મહારાજ એ કહ્યું કે મરવાય તો બીક જ ના લાગે, એટલે આપણે તો જીવીએ છીએ આત્મારૂપી. ને કલ્યાણ તો ત્યાગીને ગ્રહસ્થે બેમાં છે. ત્યાગી એટલે આત્માનું કલ્યાણ કરવાનું છે, દેહનું કલ્યાણ નહીં. દેહનું હોય તો પછી ગ્રહસ્થ ત્યાગી ભેદ પડે, પણ આત્માનું કલ્યાણ કરવાનું છે એટલે એ તો આત્મા બધાના સરખા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે હરિભક્તાવર વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો. તે વાતો તે શું? એ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતો કરજો. વાતો કરવાની વાત તો કરી એટલે અટ્રમ સટ્રમ બીજા ગપ ગોરા એ વાતો કરવાની નથી, પણ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણમાં બધાને જોડવાનું, સ્વામીનું ભજન કરવાનું, એ રીતે રહેવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. સ્વામી તો આટલું તો આપણે ગેરંટી આપી છે કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી તો રહેશે જ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે મૂંઝવણ આવે તો કેમ કરવું? આપણે તો મૂંઝાયેલા જ હોઈએ છીએ. મૂંઝવણ તો અનેક પ્રકારની હોય છે. મૂંઝવણમાંથી બહાર આવીએ તો ખરું, પણ કંઈ ને કંઈ પ્રશ્નો રહે છે જ, એટલે મૂંઝાયેલા જ રહે છે. અને મૂંઝાયેલા એટલે પ્રશ્નનો હલ થયાની વાત નથી એ તો, પણ મૂંઝાયેલા એટલે તમને ઉકેલ ના આવે, ટૂચ ટૂચ ટૂચ રહ્યા કરે. મૂંઝવણ આવે તો કેમ કરવું એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. હવે આ સ્વામી ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ એમને વાત કરી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. હવે આમાં આપણને પ્રતીતિ આવતી નથી. અને ઉપર વાતો કરીએ, બીજાને વાતો કરી આપે કે સ્વામિનારાયણ ભજન કરું તો મૂંઝવણ ટળી જાય, પણ પોતાને કાચું હોય. પણ આ સ્વામીએ વાત કરી છે એટલે એ સ્વામિનારાયણ ભજન કરવું મૂંઝવણ ટળી જાય. અને છે કેટલા હરિભક્તોને પણ આવી રીતે વર્ત્યા છે અને મૂંઝવણ ટળી ગઈ છે, એટલે આપણે એ રીતે રહું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જીણાબાઈએ મહારાજ પાસે જૂનાનું મંદિર કરવાનું માગ્યું તે પણ પોતે જ ઉપજાવ્યું હશે. હવે એ પોત મહારાજ અને આ ગુણાતીત સંતો સત્પુરુષ એ પોતાના માથે ના લે, બીજામાં પ્રવેશ કરીને એ વાત કરે, એટલે આપણને લાગે કે આપણે વાત કરી છે, પણ મહારાજે જ પ્રેરણા કરી હોય. અને મહારાજ પ્રેરણા કરે અને આવી શુભ કાર્યમાં તો મહારાજ પ્રેરણા કરતા હોય અને એ નિમિત્ત બને, પણ પાછળ તો મહારાજ જ છે. ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢ મંદિર કરવાનું માગ્યું તે પણ પોતે જ ઉપજાવ્યું હશે. તે આય મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. દાન ધર્માદાન જે બધા લખાય એટલે ખરડો કરો જ નથી, એની માટે ચાલુ આવે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે આ લોકની સર્વે ક્રિયા તે છોકરાની રમત જેવી સમજવી.

આ લોકની ક્રિયા એટલે આ ખાવું પીવું ઠું બેસવું અને મકાન ઘર બાર આ બધે મારે કે છોકરાને રમત જઈ શકે બધું નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ બધું કામમાં આવશે નહીં. એટલે મહારાજે કહ્યું કે છોકરાને રમત, કારણ કે દેખાય તો છે ના પાડી શકતા નથી, તો મારે કે ભલે પણ છોકરાને રમત જઈ સમજવી. જો આપણે તમે નાના હોય તો ત્રણ પૈડાની ગાડીમાં રમતા, પણ પછી મોટા થાય, મોટા થયા પછી સોનાની ગાડીમાં તમે ત્રણ પૈડાની ગાડી ફેરો ના ફરીએ. એટલે એ બાળપણ, એટલે મહારાજે કહ્યું કે આ બધા લોકની બધી ક્રિયા બધું દેહધારી, દેહને લગતું બધું જે છે એ બધી બાળકની રમત જેવી સમજી. માલ માનવની એમ નિરંતર જોયા કરું. ભલે આપણે તો છીએ, સંસારમાં છીએ, ખાવું પીવું ઉઠવું બેસવું મકાન ઘર બાર બધું છે, પણ માલ માનવની એ મુદ્દો છે. એમ ગુણાધિદાન સ્વામીને મહારાજે કહ્યું કે તમે બધા ઘર બાર હોય એને બધું બારી કરીને તમે આવો તો તમે દીક્ષા આપીએ. એ તો ઉપડ્યા. મહારાજે કહ્યું કે આ તો સાચે સાચ બધું કરી નાખશે. પાછા બોલાયા પછી મહારાજે કહ્યું કે આ તમને ઘર બાર બારવાનું. મહારાજ કે આ બહારથી તો અંતરથી તો બારી જ નાખ્યું છે, પણ બહાર હતે તે તમારી આજ્ઞા છે તો બારી નાખશું, પણ જે અંતરથી મુદ્દો પકડવાનો છે, અંદર બધું ભરી ગયું હોય તો તમને કોઈ વાંધો નહીં, પણ બહાર ગમે એટલું હોય, ઉપાધિ હોય તે ઉપાધિ વર્ગે, પણ અંદરનું જે અત્યારે કેટલા હરિભક્તો હોય એ બિચારાને આવે એટલે ઉપાધિ વર્ગે છે. પણ જે સ્વામી કહ્યું કે અંદરથી બારી નાખવું, બધું જ ખાક કરી નાખવું અને કાંઈ રાખવું નહીં અંદર, તો તમે નિલેપ અહીંયા જ પણ અક્ષરધામનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ. જે અમારામાં ગુણ અવગુણ છે, હવે મહારાજ મર્મની વાત કરે છે, એમનામાં તો કોઈ અવગુણ છે જ નહીં. સર્વે દોષે રહિત, સર્વે ગુણે સંપન્ન એવા છે. એ તો સત્પુરુષની મુક્તોની પણ વાત એવા છે, પણ મહારાજે વાત કરી આપણે સમજાવવા માટે વાત કરે છે. મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ના આવે. આખા બ્રહ્માંડ અત્યારે સત્પુરુષ યોગી અપા પ્રમુખ સ્વામી મહારાજ ને પણ એવું છે, તો મહારાજની તો ક્યાં વાત કરવી. એ અમારામાં ગુણ છે ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ, પણ મુક્તાન સ્વામીને તથા ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. હવે એમાં શું અવગુણ છે, એમની મરજીની વાત છે સમાધિ કરાવે કે ના કરાવે, પણ મારે જ કહ્યું કે જાણીને મુક્તાન સ્વામી ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ જ નહીં, કેમકે એ બધા એમાં માલ માને ને અવરે રસ્તે ચડી જાય. પણ એમને તો જ્ઞાની કરીને સમજણ કરીને આપણે નિર્લેપ રાખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવી, તેના લુગડા મારે ધોવડાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. ભગવાન સંભાળે બધાને પ્રતિતિ આપતી નથી,
પણ ખરેખરી વાત છે. આમાં આપણે પ્રતીતિ આવી જાય તો જો ભજન જ કરવાની વાત છે. જો આપણે કોઈ ભગવાન સમાય તેની સેવા મારે કરાવી, આ સેવા એ આપણે સુખ શાંતિ રહે અંતરમાં એ જ સેવા કરાવી કહેવાય. અંતરમાં બળાપો રહે અને બધી ધન માલ મિલકત બધી ગમે એટલી હોય તો શું કામનું. તો અંતરમાં સુખ શાંતિ રહે એ ભજન કરવાથી થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. જો આપણે આ ચાલુ બધું કથાવાર્તા કરીએ છીએ એના પગે એ ચાર પાંચ એક રૂચિ વાળા, પણ એક જણની ભિન્ન રૂચિ હોય તો એ દખલ કરે. એક રૂચિ વાળા અને એ બધા આત્મા પરમાત્મા જ્ઞાનની રૂચિવાળા એવા હોય તો મહારાજે કહ્યું કે ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર વર્ષ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્મા જ્ઞાન થાય. એટલે આપણે ચાલુ કથાની વાત નથી. એમાં ચાલુ કથામાં તો સાંભળ્યું ના સાંભળ્યું એવું થાય, અને કોણ પાઠ લેનાર છે કોણ ટોકનાર છે, એટલે જેમ ફાય એમ ગ્રહણ કરે, કથા ગ્રહણ કરે અને પોતાનું મન ધૈર્ય ઉમેરે અને બીજું કંઈ ત્રીજું થાય. લેવું નહીં, બધા એક રૂચિવાળા હોય, આત્મા પરમાત્મા જ્ઞાનની રૂચિ ધરાવતા હોય અને એ પણ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળોમાં ગોષ્ઠી કરે ત્યારે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં, એકાંત સ્થળમાં ગડબડ બધી પ્રવૃત્તિ ચાલતી હોય આ બધું એ નહીં, એકાંત સ્થળમાં એટલે કેવળ આત્મા પરમાત્માનું જ્ઞાનની વાત થતી હોય એવા એવા સ્થાનમાં જ્યાં બીજી કોઈ ગડબડ ના હોય. તો જો કહ્યું ને બે ચાર પાંચ એક રૂચિવાળા, એટલે ઝાઝુ વધુ ટોળું નહીં, વધારે વ્યક્તિ નહીં, એ પાંચ પાંચ વર્ષ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળોમાં જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, કેવળ આત્મા પરમાત્માનું જ્ઞાન થતું હોય એવી રૂચિવાળા ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. તેમજ સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિ અનેક વિષય છે, તે શરીરમાં જેવું સારામાં બંધન છે એ ઉત્તરતામાં નથી. જો યોગી અપ દાંતન કાપીને લાવતા, 300 દાંતન કાપીને લાવે અને પછી કાપી લાવે, એમાં પોતે સારામાં સારું દાંતન કાઢી લેવું નહીં, છેલ્લું વચ્યું હોય એ દાંતન લે. એટલે ઝીણી ઝીણી બાબતો એમને વૈરાગ દેખાય, તો નહીં તો બીજા તો હોય
એને કાપી લાવે બરાબર સેવા કરી, પણ પોતે સારો સારો દાંતન વીણી લે, પછી બીજાને જે થવાનું હોય થાય. એવી તમે સારું ખાવામાં સારા લુગડામાં એ આદિ અનેક વિષય છે, તે સ્થળેમાં જેવું સારામાં બંધન છે એ ઉતરતામાં નથી. આ સૂક્ષ્મ વાતો છે. જે ખરો ખપવારો હોય, મોક્ષ હોય, એને આ ગમ પડે. એ તો બિઝનેસ છે. જે ઘણી વાર એવું હોય છે જે હાથ લઈને નાખે ને ના ઉતરતામાં જ, જે યોગી ઉતરતામાં જ છેલ્લે વધે અને એમાં જો 300 દાંતન હોય એટલે 350 દાંતન લાવે એટલે 50 તો વધે, તો 50માં એ ઉતરતું લે. એવું એમની ચોઈસ. પણ જીવને જ્યાં સુધી રાગ છે અને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. જ્યાં સુધી જીવને રાગ છે, ખાવા પીવામાં તાલમેલમાં હોય અને રાગ છે અને જ્યાં સુધી રાગ છે અને જ્ઞાનની કસર હોય, જ્ઞાન હોય તો બધું કાંઈ વાંધો જ આવે. જો ગોરધનભાઈને મીઠું ને સાકર બે સરખ બે મુઠ્ઠી ભરે એ જ્ઞાનની કસર હોય, એટલે એમાં રસ જ નહીં ગમે હવે. એટલે ભોગવવું તો પડે, ખાવું તો ખાવું પીવું પડે, પણ જેવું સારામાં વૃત્તિ તળાય એ જ્ઞાનની કસર છે. અને આપણે રાગ છે, રાગ છે અને જ્ઞાનની કસર છે, એ બેમાં જાત. આ વાત છે કોના માટે છે? ખરેખર મોક્ષ હોય એના માટે છે. જે મોક્ષ અખંડ મોક્ષનું વિઘ્ન ના આવે એમાં એ રુચિ હોય તો જ બચે. નહીં તો આપણને થાય સત્સંગ કરીએ છીએ, પણ સત્સંગ તો કેવો થાય છે એવું ભગવાનને ખબર પડે, આપણને ખબર ન પડે કેવો સત્સંગ થાય છે. પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. એટલે પદાર્થનો વિચાર આદિ અંતનો કરવો, પણ મધ્યમાં ના જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. જો આપણે જલેબી પેંડા લાડુ હોય પહેલાં તો સરસ હોય, પછી પરિણામ કેવું હોય એવી દુર્ગંધ મળે. અને જેટલો સારો પદાર્થ હોય ને એટલી વધારે દુર્ગંધ મળે. એવી સાદું હોય રોટલો હોય એ દુર્ગંધ ના મળે, પણ જેમ રસકસવાળું હોય એમ વધારે દુર્ગંધ મળે. એટલે એ વિચાર કરો સ્વામી, આદિને અંતનો વિચાર કરો. મધ્યમાં મોહ રહ્યો છે, મધ્યમાં એ અજ્ઞાન છે. મોહ એટલે અજ્ઞાન. એમાં આપણે સારા વાના ના થાય. એટલે ટૂંકમાં ખરેખર ખપવારો હોય, મોક્ષનો ખપ હોય તે આ વાત આવે. તો બીજા તો સામાન્ય સામાન્ય ચીલામાં વહેતા થાય. એટલે આદિ અંતનો કરવું, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ઉપાસના ચોખ્ખી સમજી. જે આપણે ઉપાસના જે ઉપાસના હોય
જેવા ઉપાસ્યદેવ હોય એટલું બળાવે. એમાં અરે આપણા મહારાજ હતા, મહારાજની હયાતીમાં પણ ગુણાતીતાન સ્વામી જે વાતો છે એ ઉપાસના ઉપર લઈ જાય, આજ્ઞાની ઉપાસના ઉપર. અને બીજી બધાની વાતો વાંચો તો સારી લાગે, રુચિકર લાગે, પણ કામ ન થાય. એ આ તો તળને ફળ કરી નાખે, વિશે અળગામાં અળગું કરે, લેસ ના રહે સંસાર. એ બધી સ્વામીની વાતો, જે સ્વામીની વાતો જો બધી વાતો બીજા બધા હોય, પણ સ્વામીની વાતો પાંચ વાતો વાંચે તો એમ કાંટો ચડી જાય. સમજતો હોય, ના સમજે તો એને તો સ્વામીનો મહિમા, સ્વામીનું જીવન, સ્વામીનું વર્તન એ બધું મેરી પડે. એની તો વર્તનના એની વાતો તો મોટી મોટી કરતો હોય તો એ કામમાં ના આવે. તો જે સ્વામીનો બધી રીતે પાદરું પડે, એક એક અંગ સ્વામીનું વર્તન ને એ બધું. વર્તન તો કેટલું વર્તન, જળભર જે સ્થિતિ, આ દેહને ખાસડા જેવું કરી મૂકી કે આ સૂરો કળર કળ ભાંગી જાય. એટલે એ સ્વામીનું તો જીવન બધી ત્યાગ વૈરાગ અને તે મૂર્તિમાન ખાલી કહેવાની. આપણે તો વાત કરીએ છીએ પણ વર્તનમાં હોય કે ના હોય એ સ્વામી તો બધી વાતે. પણ મધ્યમાં ના જુઓ, મધ્યમાં તો મોર આવશે, એ અજ્ઞાન છે. જો આ બાળક હોય ત્યારે એમાં હેત થાય, બાળક જેવ હેત થાય. અને વૃદ્ધ થાય એનો એ જ બાળક હોય, પણ 80 વર્ષનું થાય ત્યારે ડાચામાં છે, બધા ફરી જાય. તો મધ્યમાં જુવાન હોય એમાં જ મોહ થાય. એટલે એ બધું આદિ અંતનો વિચાર કરે બધી વાતમાં. જે પહેલાં લોટ લોટ હોય, ખાંડ હોય, બધું જુદું જુદું, એમાં મોહ ના થાય. પણ લાડુ બને ત્યારે મોહ થાય. અને પછી પરિણામ તો એવું આવે, આપણે પોતાનું પોતાની નિષ્ઠા તો આમ કરવી પડે, ના કે લગાવવું પડે. એવી આપણે જલેબી લાડુ એ ખાતા, પણ પૂટ ધોવા કેટલું નફરત આવે. તે એટલું સ્વામી કહ્યું કે આદિ અંતનો વિચાર કરો અને મધ્યમાં મોહ રહે છે એ અજ્ઞાન છે. એની એ જ વસ્તુ છે, એ કાંઈ નહીં. પણ લોટ તરીકે હતું ત્યારે કેવું હતું અને અંતે પરિણામ કેવું આવે, મધ્યમાં જ મોહ રહે છે. એ સ્વાય કે એ જ અજ્ઞાન છે. એ વિચાર કે ભોગવું ખરું, ભોગવું ખાવું પીવું પડે, પણ આવી રીતે મનમાં હોય, મનમાં ત્યાગ વિરાગ તે બધું બંધન ના થાય અને મોક્ષનો માર્ગ એ સરસડાટ ચાલુ જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે ઉપાસના ચોખ્ખી સમજવી, મહારાજનું સર્વ કારણ પણ સમજવું. સર્વ કારણ પણ જે બીજા કોઈ કરતા નથી, એક સીધી મહારાજ જ કરતા છે, એ સમજવું, ચોખ્ખું સમજવું, એ ઉપાસના કહેવાય. બીજાને કરતા પણ ની ભાવના હોય
એક હરિભક્ત મારી પાસે બેઠા હતા, એમને વાત કરી કે સ્વામી મારા શેઠ બહુ સારા છે, કે પણ યોગી આપવાનો અવગુણ લે છે. મેં કહ્યું શું સારા છે? બધું ચકલી લાવી રહી. અને કે ભાઈ કે સ્વામી પગાર સારો આપે, બધું કરે છે. તે પગાર તો પગારની અને પગાર પણ આપે છે એ તમે કે આપણે કોઈ શેઠ આપે છે એ યોગી આપવા પગાર આપે છે, એમાં શેઠમાં રહીને આપે છે. પછી ખરેખર મૂર્ત યોગી આપવા જ છે, પગાર સિદ્ધિ મહારાજ છે. એટલે સર્વ કરતા પણ આ મહારાજની વાત કરી. ઉપાસના ચોખ્ખી સમજી મહારાજનું સર્વ કરતા પણ સમજવું, એટલે ગમે કોઈ પદાર્થ આપે, આપે ભેટ આપે, એ બધું સિદ્ધિ મહારાજની સર્વ કરતા પણ છે એવી સમજણ હોય. એ મૂર્ત મહારાજ જ આપે છે, બીજા કોઈ આપતું નથી એવી સમજણ હોય. સ્વામિનારાયણ એ સ્વામી વાત કરી છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતકણ શુદ્ધ થાય છે. અંતક સાબુથી શરીર સાફ થાય, અંતકણ સાફ ના થાય તે બધા વાતો સાંભળે. અને વાતો પણ ગુણાચંદ સ્વામીને આવી વાતો સાંભળે તો અંતર શુદ્ધ થાય. બીજામાં તો ઉડતું બગડે અંતકણ. જેમ જેમ વાત સાંભળો તેમ અંતગણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતગણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. જેમ જેમ અંતગણ શુદ્ધ થાય તે વાત પણ સમજાય અને સુખ થાય. સ્વામિનારાયણ ભગવાનની જય.

શ્રીજી મહારાજને પણ કુટુંબ છે, પરિવાર છે. ગુણાતીત સ્વામી મુક્તો એકાંતિક ભક્તો આ લોકમાં, અને મહારાજ કે જે મારા સગા છે મુક્તોને એકાંતિક ભક્તોને, એ મારા સગા છે, એ જ મારા સગાવાલા છે. તો મહારાજને કુટુંબ છે. આપણો પરિવાર છે ને, એમ પરિવાર દિન છે એટલે મહારાજને, મહારાજે સ્ટાર્ટિંગ કર્યું છે અનાદિકાળથી. અને મહારાજ સંતને બહુ મહિમા કહે છે, અને સંત મહારાજનો મહિમા કહે છે. પણ સંત સંત સંત બધે આવે છે બધા કીર્તનોમાં, બીજા બધા લખ્યું છે. કારણ શું છે? સંત છે મહારાજમાં જોડે છે, પોતામાં જોડતા નથી. એટલે મહારાજને પણ ગેરંટી કે હું સંતનો મહિમા કહીશ તે તો મારામાં જ જોડવાના છે. અને સિક્યોર સિક્યોરિટી તમારે હોય ને કે સ્ટેમ્પ, એટલે સંત ખરેખરા સંત હોય એ ભગવાનમાં જ જોડે આપણને, એટલે ગેરંટી આપે. તમે તમે સંતમાં જોડાવો એ ભગવાનમાં જોડે, એટલે ભગવાનને પણ ગેરંટી કે આ મારામાં જ જોડે છે. એટલે ભગવાન સંતનો મહિમા ખૂબ કહે છે, એટલે એવી બધી વાત છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે જેમ મોટાઈ વધે એમ દાસપણું વધે, એટલે ભગવાનના દાસના દાસ દાસ થાય, એટલે એવી વાત છે. હવે આપણે પરિવારમાં સંપની વાત આવી, બહુ સુંદર કીર્તન છે. બધા બધું આવી ગયું અમે કીર્તનમાં, બધું જે આપણે કરવાનું છે એ બધું અંદર આવી. અને સત્સંગની એકેય વાત નથી, સત્સંગ એકે વાત કે જે સંપ કરાવે, સંપ કરાવે જ. સત્સંગની એકેક વાત, કોઈ પણ વાત તમે લો એ સંપ કરાવે અથવા ઇનડાયરેક્ટલી સંપ ભાગ ભજે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે બે એક રુચિ ના હોય લાખો ને કરોડો બરાબર છે, અને લાખો ને કરોડો હોય પણ રુચિ ના મળતી ના હોય તો કાંઈ નહીં. પછી સ્વામીએ કહ્યું, સંતો પાર્ષદોને ઉપદેશ આપતા હતા, અને સ્વામીએ કહ્યું કે સંતો પાર્ષદો આમને આમ આમને આમ તમે સંપીને રહેશો તો તમને કોઈ દોષ કામકાજિક દોષ નડશે નહીં, અને સંપીને નહીં રહો. કુસંપની તો વાત જ નથી, પણ સંપ જો આપણે છે, સંપ સંપ જુદી વાત છે, એ ન્યુટ્રલ વસ્તુ છે. આપણે જે કહીએ કે કુસમ છે, કુસમ તો હાવ કચરો કહેવાય, કુસમની કોઈ વેલ્યુ નથી, એ બધું બગાડે તોડફોડ કરે. પણ સંપ નહીં હોય, આપણે ભેગા હોઈએ પણ સંપ ન હોય. તો સ્વામીએ કહ્યું કે આમને આમ તમે ભેગા રહેશો, સંપીને રહેશો તો એકે દોષ તમને નડશે નહીં, અને જો સંપીને નહીં રહો તો અલ્પ દોષ તમને સત્સંગમાંથી બહાર બહાર ફેંકી દે છે. તો સંપનો કેટલો મહિમા છે, સંપથી કેટલું બધું કામ થાય છે.
श्रीजी महाराज साक्षात जोड़ी देशे अपन महाराज संप महाराज साथ जोड़ी देशे अपन कितनी मोटी बात कह संपी नहीं रहे એટલે એક તો ઉપાસના જોઈએ મહારાજ સ્વામીની ઉપાસ અને પછી બધું કામમાં આવે પણ ખાલી સંપ નહીં મહારાજ સ્વામીની ઉપાસના હોય અને પછી સંપ હોય કામ થઈ જાય અક્ષરધામ મળી જાય આપણને એટલે એ બધી મહારાજે વાત કરી છે આપણા કુટુંબમાં શરૂઆત કરીએ કુટુંબમાં કેમ છે અંદર અંદર પાંચ સભ્યો હોય ચાર સભ્યો હોય તો કુટુંબમાં અંદર અંદર બને છે અથવા એકબીજાને મહિમા છે સદભાવ છે કુટુંબની વાત કરું છું કે અંદર અંદર બીજી બધી વાત કરીએ પણ ઘરમાં જ ચેરિટી બિગિન્સ એટ હોમ ત્યાં જ પોલ હોય તો પછી ક્યાં બીજું બધું જોર ના કરે એ સંપની વાત કરી હવે જોર ના કરે તો કુટુંબમાં આપણે જે સત્સંગી ના હોય તો એ જુદી વાત છે પણ ચાર જણ સત્સંગી હોય એની વાત કરું છું તો એમાં તો સંપ હોવી જોઈએ પતિ પત્નીને બનવું જ જોઈએ ના બને સત્સંગી કુટુંબ ના કહેવાય સત્સંગ કુટુંબ ના કહેવાય જંગલ કહેવાય સરકસ કહેવાય સંપ હોય તો જ કામમાં આવે અને જે સંપીને જો એકબીજાને પ્રત્યે આદર ભાવ રાખે એટલે બાળકો તો આદર ભાવ રાખે પણ તમારે બાળક માટે કઈ રીતે આદર ભાવ તો તમે એની વાત બધી સમજો એની વાત જાણો વિચારો એમાં ધ્યાન આપો કે શું કહે છે આપણે બધા ચાલ આમ કરી દઈએ અથવા કાલે ઉત્તર આપીશ આમ કરે ઉત્તર કોઈ દિવસ અપાતું નથી એવી એ બધું બહાના છે પણ એના માટે ચોખ્ખું કહી દેવું કે મને ખબર નથી સંતોને પૂછીને વાત એને કરીશ ગપ્પો ના મારો આપણે બાળકને ટાળી દઈએ ગમે એમ કહે એ તમારા જેવો જ છે તમારા જેવો સમર્થ છે અત્યારે બાળ અવસ્થામાં છે એટલું જ પણ તમે બાળ અવસ્થાથી મોટા થયા ને એકદમ મોટા થયા ક્રમે ક્રમે મોટા થયા એટલે એ બધી બધાની ગણતી હોય છે એને એવોઈડ નહીં કરવાની કોઈ પણ રીતે એવોઈડ નહીં કરવાનું બાળકને સાચું કહેવું ઘણા એક ભાઈ હતા અમારે વડોદરાના હતા તે એ વકીલ હતા એના દીકરાને કહ્યું કે તું પહેલો નંબર લાવીશ તો ગાડી આપીશ પછી એ તો પહેલો નંબર આવ્યો એનું કહેતો ગાડી ના આપી કહેવાની જરૂર શું હતી કહીને પછી લબડાવે ને એટલે એટલે આવું બધું તમે સંબંધ બગડે છે બાપ દીકરાને વિશ્વાસ ના આવે એકબીજાને ના એટલે ચોખ્ખો કહે એને એને ક્યાં માગી હતી ગાડી કે પહેલો નંબર તો ગાડી આપશો પપ્પાએ જ કહ્યું છે અને પછી ગપ્પું માર્યું એટલે અમારા હવે તમે વચન ના રાખો ને અને બધું વચન આપવાની જરૂર નથી એ કોઈ દાવો કરશે નહીં કોર્ટ કચેરી કરશે પણ તમે વચન આપણ પછી ફરી જાઓ અને એટલે એમાં સંબંધ બગડે છે આપણને લાગે ને અંટસરે
ભલે ઉપરથી પગે લાગે પણ અંતરમાં તો પપ્પા હોય છે. એટલે સંબંધ જો સ્વામીની વાતમાં છે, ગમે એવો હોય તેને વશ કરીએ, એ તો આવડવું જોઈએ, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એમ વશ કરીએ અને આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. સ્વામી વાત કરી, ગમે એવો માણસ હોય એને વશ કરીએ. વશ કરવામાં દંડો પછાડીને લાકડી એનાથી વશ નહીં, એ મિલિટરી રૂલ નહીં. એને નમી દઈએ, જે હોય એને નમીએ, એને પૂછે, એને કોઈ અમથા અમથા પણ પૂછે, કંઈ કામ ના હોય તો પૂછે. એ તો કાંઈ કઠણ નથી સ્વામી, તો કાંઈ કઠણ નથી. આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. હવે અને સિંહ છે, સિંહ કેટલો પ્રાણી જબરજસ્ત એકદમ, પણ એને વશ કરે છે લોકો સિંહને. તો એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ, ગમે હોય હાથી હોય ઘોડા હોય બધા બધાને વશ કરેલા છે લોકોએ. તે દેટ શોઝ કે વશ થાય તમે ટેકનિક નેક જોઈએ, આવડવું જોઈએ તો વશ થાય. તો માણસ વશ ના થાય એ તો કેટલી બુદ્ધિ છે, શક્તિ છે, બધું છે. પણ એ સ્વામી કહે આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. આ વાત છે. પણ જો આપણે જોર જુલમ કરીને એને વશ કરીએ એને ડબલ ફોર્સ થાય અને ડબલ બગડે તમારે. અને પ્રેમથી, પ્રેમનો કાયદો છે, એની પણ એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ. એટલે આપણે જે આ કલમ છે એ એપ્લાય કરીએ. અને સ્વામી તો કહ્યું, સ્વામીની વાતમાં છે, ગમે હોય એને વશ કરીએ, ગમે એને વશ કરીએ, એ તો આવડવું જોઈએ, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એનું સારું વશ કરીએ, એ તો કાંઈ કઠણ નથી. આપણે એના થઈ જાય તે આપણા થઈ જાય. આ જો આ સ્વામીની વાત છે, અક્ષર બ્રહ્મની વાત છે, એ કેટલું અંદર મર્મ હોય. એટલે આપણે આ પ્રમાણે બધું સત્સંગમાં આવે સંપ કહેવાય. એટલે સત્સંગની કોઈ વાત એવી નથી કે તમને સંપ ના કરાવે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સંપ ઉપર જ લઈ જાય. અને એટલે તો સ્વામીએ કહ્યું, એટલો ભાર મૂક્યો કે ગમે દોષ હોય સંપીને તો નહીં નડે, અને સંપ વિના અલ્પ દોષ હોય તો સત્સંગ બારમાં. અને પ્રાણીઓમાં હોય છે, હાથીના ટોળા હોય છે, હાથીના એક જેવો હાથી છૂટો પડે એ ગયો, એ મરી જાય. સિંહ બધા એને ફોલી ખાય ખાયેલી. અને હરણિયા છે એ ટોળામાં હોય છે, બધા પ્રાણી લગભગ ટોળું હોય છે. એ સંપીને સંપરે એને સમજ હોય કે ના, પણ એ સિક્યોરિટી એ સમજે. એટલે સંપથી બહુ કામ થાય, પણ માણસ સમતો નથી, માણસ સમજી શકતો નથી. અને સમજે છે, નથી સમજતો એવું નહીં, પણ એને કરવું નથી. એને શું નડે છે, સમજે છે બધું, પણ તો એ સંપી શકતો જ નથી. આ માયા એને સ્વભાવ. એને જે સંપીને કામ કરે તો બહુ મોટું કામ થાય. બધે સંપ દેખાય છે. આ સૂર્ય ચંદ્ર, આ જો
સૂર્ય કહે કે હું એક કલાક મોડો ઉઠીશ, શું દશા થાય હતી. ચંદ્ર કહે કે હું નહીં, આજે પૂનમ હોય, આજે દર્શન નહીં દઉં, તો શું દશા થાય. એ બધામાં હાર્મોની છે, બધી દેખાય એકબીજા અનુકૂળ થઈને. આ બોડીમાં જ જુઓ ને, બોડી તો હાર્ટ કહે કે આજે કામ નહીં કરું, બધું તંત્ર ખોરું જાય, ઉપડી જાય. એક કલાકે જો હાર્ટ કામ ન કરે કેટલું બધું થઈ જાય. કિડની કે આપણા હાડકા ચામડી બધા જ જો પ્રોટેક્શન છે. આ ચામડી દેખાતું નથી પણ કેટલું બધું કામ કરે. ચામડી ના હોય તો ઓલા બેક્ટેરિયા વાયરસ કામ કરી જાય, ફોલી ખાય તમને. એટલે બોડીમાં તંત્ર છે, એક સરખું ચાલે છે, એકબીજાને અનુરૂપ, એકબીજા સંપીને. કાર્ય જુદું હોય પણ સંપીને પોતપોતાનું કાર્ય કરે અને બીજા સાથે સંપ રાખે. પોતપોતાનું કાર્ય કરે એટલું નહીં, બીજા સાથે સંપ, કોઓર્ડિનેશન, એ બધું આખું તંત્ર. એટલે બધે સંપ દેખાય, બધા આખી યુનિવર્સમાં સંપ દેખાય. સંપ ના હોય તો તંત્ર ચાલે જ નહીં. સંપીને બધું આ તંત્ર ચાલે છે. અને શ્રીજી મહારાજે પણ વાત કરી.

ટૂંકમાં મહારાજે વાત કરી કે સમ સુરત ભાવ દયા મર્યાદા જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. જો સમ એક મેઇન પાર્ટ આવે, સમ સુરત ભાવ એક જ છે, સમ સુરત ભાવ અને એકતા, આ ત્રણેય એક એક સંપની વસ્તુ છે, સંપને અનુરૂપ થાય. તો સંપ સ્વરૂપ ભાવ અને દયા મર્યાદા જ્યાં હોય ત્યાં પ્રભુ વસે છે. એ બધું જ સંપ કરાવે, દયા મર્યાદા અને સંપ સ્વરૂપ ભાવ તો છે જ, જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. એટલે અને મારે કે સંપ સ્વરૂપ ભાવ ના હોય તો ધર્મ માત્ર કથન માત્ર છે. તમે ગમે એટલા ધર્મ પાળો, નિયમ પાળો, સંપ ના હોય તો મારે કે કથન માત્ર છે. આકાશમાં ઉડતો હોય, આકાશમાં ઉડે તો બધા માણસો ખેંચાઈને આવે. કોઈ એક માણસ આકાશમાં ઉડતો હોય, જસ્ટ ઇમેજિન, બધા જ દેવ જોવા માટે પ્રયત્ન કરે. સગડ હોય તો પહોંચી જાય જોવા માટે કેવી રીતે ઉડે છે. આ કરે તો એ મહારાજે શું કહ્યું, આકાશમાં ઉડતો હોય પણ સમ સ્વરૂપ ભાવ ના હોય તે કથનમાં તો કાંઈ નહીં, એની કોઈ વેલ્યુ નહીં. તો મહારાજ સંપની માટે ભાઈ કેટલું જબરો વાત કરે. પ્રમુખ સાંઈ મારે કહે ઝેર કહીને પણ સંપ રાખવો પડશે. યોગી આવે તો કેટલી હાડ મારી હતી પૈસાની, એક આનો પૈસો આવે ને એક આનો પાંચ પૈસા આવે તો ભયો ભયો, એટલી બધી ખેંચતાણ હતી. તો એ યોગી આવા કે અમે પૈસા નથી જોતા, અમે સંપ જોઈએ. આવા વખતમાં આપણે તો પૈસા બધા હોય એટલે આપણે તો કહી શકીએ પૈસા નહીં, તો એ નથી કહેવાતું. બધી સગવડ હોય તો સંપની વાત સમજતા જ નથી કોઈ. આપણે સમજ્યા છીએ એટલે સંપની વાત દળ કહીને રાખવી. અને બધે આખે સૃષ્ટિમાં હાર્મની માટે સંપની જરૂર છે. તો આપણે રાખીએ અને ભગવાનને પામીએ સહેજાનંદ સાહેબ.

ગઢપુરમાં જીવા ખાચાના દરબારમાં સંતોને વાત કરતા શ્રીએ કહ્યું, અમારો જેને આશ્રય કર્યો છે, અમારો જેને આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. ગંદા છે, ઉપરની વાત નથી, આ અંતર શુદ્ધ કરે. પરોતભાઈ હતા જે હરિભક્તો હોય ને, આમ કરે. ઉપરથી ખેડૂત હતા એટલે પરસો થાય ને બધું થાય, એટલે આમ તે વખતે પેલું નહોતું, અને હોય તો એમને તો પહોંચે જ નહીં. એટલે ઉપરથી દુર્ગંધ આવે, પણ અંતર મહારાજે કહ્યું, મુક્તાન સ્વામીને બ્રહ્માન સ્વામી કહ્યું, તમે તો હજુ ગુણ બુદ્ધિવાળા છો, અમારા ખરેખર હરિભગત તો પરોધન ગોધનભાઈ છે. જો એટલે એ શુદ્ધિની વાત છે. જેણે જેણે અમારો જેણે આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે, એટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ અને સત્સંગમાં ફરીએ છીએ. મારાને શોખ નથી મિલિટરી કાયદો, પેલો પોતાનો બધાનો વશ વર્તાવ એવું નથી. આ કારણ આવ્યું છે કે આ મહારાજ 114 પ્રકરણ ફેરવ્યા, એટલે શોખ નથી. મહારાજ સંતોની પદડી કાઢતા રહેવું નથી. આ કારણ આ છે કે અંતર શુદ્ધ કરવું છે. માંડવીમાં શ્રી હરિ કે, જેણે જેણે મારું શરણનું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. હવે વિશ્વાસ રાખો તો વાત બને. તો મોટર બંગલોની વાત નથી કરતા, મારે પૂરું થઈ રહે, અન્વસ્ત્રે દુઃખી ના થાય એટલી જ મહારાજે ગેરંટી આપી છે. બીજું બધું તો મોક્ષ ખાતે જમે થાય, વધારે થાય. માંડવીમાં શ્રી હરિ કે, જેણે જેણે મારું શરણનું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે. જેને સાધુ કહેવાય, અસલી સાધુ, એ સંત મારા પરમ નિધિ છે, એટલે સર્વસ્વ છે. એવા સાધુ હોય, મારું સર્વસ્વ છે. દુકાળ પડે તો મહારાજના વખતમાં તો મહારાજે સંતોને કહ્યું કે તમે ગામડે જતા નહીં, કેમ કે હરિભક્તોને પૂરું પડતું નથી, તમે જાઓ 2-4-5 જણ તો એને બહુ તકલીફ પડે. તો પરોતભાઈ ત્યાં ઊભા થાય કે મહારાજ, 2 દુકાળે ક્યાં પાડો, એક તો દુકાળ હતું જ અને આ સંતો ના આવે તો બીજો દુકાળ. તો મહારાજે કહ્યું, એમ તારે સંતોને છૂટ આપી પર્વતભાઈને ત્યાં જજો. એટલે મહારાજે કહ્યું, આ પર્વતભાઈ મારું સર્વસ્વ લઈ જાય છે. જેવા સંતો હતા, નિર્માની હતા, ધ્યાની હતા, જ્ઞાની હતા, સેવાભાવી હતા, એવા સંતોની વાત મહારાજ કરે છે. જેણે જેણે મારું શરણું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે, તેનાથી મારે અધિક કોઈ નથી. સાધુ થવું પડશે. તેનાથી મારે અધિક કોઈ નથી.
હું અક્ષરધામથી અધિક માનું છું, સંતને હું અક્ષરધામથી અધિક માનું છું. એટલે અક્ષરધામ તો છે જ એમના, મહારાજના બે જુદા પડતા જ નથી. છ છ એકને દિશો છો દોય. પણ મહારાજે કહ્યું કે સંતને હું અક્ષરધામથી અધિક માનું છું. મારા એ મહારાજ સ્વામી તો એક અંગ જ છે, એક જ કહેવાય. અને પછી આ મારા સંતને અક્ષરથી અધિક માનું છું એવું મહારાજ કહે. કાર્યાણીમાં શેરી કે સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. બીજા કોણ કરાવે? સેલ્સમેન હોય એ પોતાના માલને ખપાવે, પણ એ તો ખોટું ખરું હોય તો ખપાવે, એને ઉપમા ન દેવાય. આ તો સંત ખરેખરા છે, ભગવાન ખરેખરા છે. તો એમને સંત સમાગમ કરે તો આ વાત ધ્યાનમાં આવે. સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. જો અહીંયા ભગવાનના સંત ભગવાનનું સ્વરૂપ ઓળખાયું એની વાત છે. એટલે આપણે જો ઓળખાયા નથી, મળ્યા છે ખરા પણ ઓળખાયા નથી, તો બધું ગડબડ સડબડ ચાલે છે. હજી ઓળખાય તો એક જ વાત ઉપર આવી જાય. જેને ભગવાન સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. અતિ બળવાન હોય એટલે આત્માની વાત અંદર છે. જેમ પારસમણી પ્રાપ્ત થઈ છે તે છાની રહેતી નથી, તેમ જેને ભગવાનનું જ્ઞાન થયું તેની રીતભાત બદલાઈ જાય છે. ભલે ઉપરથી ના બદલાય, ઉપરથી જેવું હોય ખેડૂત હોય, બધે ગરીબ હોય તવંગર હોય, ઉપરથી જેવું છે એવું જ રહે. અંદર બદલાય, અંદર બદલાય. તવંગર હોય, પૈસાવાળો હોય તો અંદર બદલાય, ઉપર ખબર ના પડે. ગરીબ હોય, ખેડૂત હોય, જે હોય, પણ અંદર બદલાય છે ઉપરથી. એટલે તમે 10 વર્ષ પહેલાં મળ્યા હોય, 10 પછી મળો તો તમને સરખું જ લાગે ઉપરથી, પણ અંદર બદલાય છે. અંદર જ્ઞાન જેમ થતું, જેમ જેમ જ્ઞાન થતું જાય એમ અંદર શુદ્ધ થાય, આત્મિક ભાવ આવે, એકાંતિક ભાવ આવે. એનાથી જે સેવા ભક્તિ કરે એ બદલાઈ જાય. જ્ઞાન માર્ગની અને સંસારની બંને રીત જુદી છે. જોવા ઘણા એવા ને એવા જ હોય, જેવા હોય કદાચ બગડે ખરા. હા, મનુષ્યભાવ આવે, સત્સંગમાં બધા દિવ્ય છે એ ભાવ મટી જાય, અને બીજું તાણે, બીજું ફંટાઈ જાય. આવું થાય, સત્સંગમાં રહેતો હોય, 50 વર્ષ જૂનો હોય તો એવો ને એવો જાય. અને આજે અંદર શુદ્ધ થતું જાય, જે દીવ માર્ગ, દીવપણાનો માર્ગ પકડે એને અંદર બધું બદલે. અને દીવ ભાવ તો જબરજસ્ત છે. દીવ ભાવ તો એકદમ બદલાઈ જાય, એકદમ બદલાઈ જાય. જ્ઞાન માર્ગની અને સંસારની બંને રીત જુદી છે. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપના દરબારમાં શ્રી વાત કરતા કહ્યું, જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે.
જો કોટો ના ચડી ગયો પણ નમ્ર થાય. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય, ઉપરથી નહીં, ઉપરથી પૂજા આરતી બધું કરે બધા, એ સારું છે, ખોટું નથી, પણ તો અંદરની વાત છે. અંદર ઉપર 24 કલાક એને આરતી છે, 24 કલાક બધું જે સેવા ભક્તિ પૂજા બધું જ હોય, પણ તો એ કરે. શ્રીજી મહારાજ પોતે પૂજા કરતા, હવે અમને કોની વાત. એટલે આપણે અંદર ગડબડ ના કરવી, અંદર હોય તો આપણે ઉપરથી જે ધ્યાન ભજન ભક્તિ સેવા એ બધું જ કરવાનું છે. શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ સુધી બધા ગુરુએ કર્યું છે, બધી સેવા કરી છે, બધું જ કર્યું છે. એટલે અંદર તો હોય, અંદર તો યોગી બાપાને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો, સગા અખંડ છે. અમે પેલા લેખ આવતું હતું ભવન જર્નલમાં, એમાં મને ક્યારે ભગવાનનો અનુભવ થયો એ બધી સિરીઝ આવતી હતી, જુદા જુદા સંતો લખતા હતા. એટલે

મહારાજ આ કરતા હતા તો કોના માટે? આપણા માટે. જો ગમે એટલું જ્ઞાન હોય ને, તમે પૂજા પાઠ બધું ના કરો તો ચેલાઓ તો તૈયાર હશે, એ 10 ગણું ના કરે. એટલે મહારાજ અને સંતો આ બધી રીત ચલાવીએ અને એ પ્રમાણે કરતા જ હોય છે. બહારના ભક્તોના પોષણ માટે ગઢપુરમાં જેવેન્દ્ર નૃપના દરવાશી વાત કરતા કહ્યું, જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે, બાપ થઈને નહીં. જેટલી ઉપાસના દ્રઢ થાય એટલા સેવક સેવક સેવક. ગુણાતીતાનું સાંજ આદર છે સેવકનું, મહારાજના સેવક છે. ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે, ભગવાનના દાસ એનો પણ દાસ થઈને વર્તે. એટલે આમાં તો માલ છે, દાસના દાસના દાસ થઈને વર્તે, બાપના બાપના બાપ. રીત ખોટી, સાવ ખોટી છે એકદમ. યોગી બાબા એકવાર એક હરિભક્ત હતા તો બાપા કહ્યું, એમનો દીકરો હતો નાનો, તે વખતે 7-8 વર્ષનો હતો. બાપા કહે કે આની ચરણ મારે ધોઈને પીએ છે તો દાસ કહેવાય. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ના હોય, ભગવાન સિવાય બીજું કાંઈ ખપે નહીં. બીજું આનંદ જન્મથી બધું કેટલી ગડબડ સડબડ કરી છે, હવે આમાં બધું કાઢવાની વાત છે. હવે એક ભગવાન પધરાવા સિવાય બીજું કોઈ વાત નહીં. ભગવાન પણ આવા આવા ઉપાસકને દુર્લભ માને છે. એટલે શુદ્ધ ભગવાન સિવાય બીજું કાંઈ જોઈએ નહીં એવા હોય અને ભગવાન એને દુર્લભ માને છે. એવા કોક ગણા ગાંઠા હોય એટલે એવાની ભક્તિ મારા ખૂબ પ્રેમથી સ્વીકારે. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પણ માત્ર દૂર રહેતા નથી, અખંડ ભેગા જ હોય. તને લાગે બધી ઉપરથી ક્રિયા કરે, બધું ખાવું પીવું, ઉઠવું બેસવું, આરસ મરોડવી, બધું જે બધું દેહના ભાવ દેખાડે, પણ મહારાજ એમને અખંડ ભેગા રહેશે. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. બધા ઘણા હોય ને અમુક સુધી દોડે, આમ ખૂબ દોડે, પહેલો નંબર લાવતા એવું દોડે, પણ પછી અટકી જાય અમુક, પછી આગળ વધે નહીં, પછી એટલા ને એટલામાં ફર્યા કરે, એટલું એને પછી ગતિ ના પકડે. પણ આવા ઉપાસનાવાળા હોય એ આગળ આગળ ખૂબ વધે. અટકવાની વાત નથી, આ કેવી પ્રાપ્તિ થઈ છે, હવે ક્યાં અટકવાની? આ પૈસા કમાવા કોઈ અટકે છે? રજનીભાઈ હતા આણંદના, એ 2 બાળમંડળ ચલાવતા હતા. તો 3જી બાળમંડળ ચલાવવાની વાત કરી તો કે મારે ટાઈમ જ નથી, 2 તો બહુ છે. પછી બધું કહ્યું કે હવે ત્રીજી દુકાન થાય તો ટાઈમ મળે. હા સાહેબ, મળે. ક્યાંથી મળે? તમે તો હમણાં જ કહો છો ના ટાઈમ મળે કે. તો સાહેબ કે આ 3જું બાળમંડળ એ દુકાન માંડે એવું. એટલે મતલબી ખાતું હોય અમારે.

0: મળે છે. ગમે એમ આમ આમ કરીને એક લીટી પણ જોઈ લે બધું. પણ જેમાં રસ ના હોય એમાં ધ્યાન ના પડે અને એને પરાણે કરતા હોય. લોઠા પ્રભુ ભજાવે એટલે આપણને હજુ આવું ખાતું છે, લોઠા પ્રભુ ભજાવે. પણ જો આપણે ધૂન થતી હોય ને સ્વામિનારાયણ, પણ ક્યારે બંધ થાય એવી વાત જોતા હોય, ચાલુ રહે એવી વાત નથી. એવી ક્યારે બંધ થઈ જાય આ કેટલું લાંબુ ચાલે મનમાં આ વિચાર આવે. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે, તેનાથી પળ માત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. તેને આ જગતના લોકો માને કે ના માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. લોકો યોગી પ્રમુખ સાહેબ મહારાજ એને પડી જ નથી. અને એક ગમે ત્યાં ખૂણેમાં એક હરિભગત હોય, એમાં દેશકાળ હોય અથવા એને યાદ કરે. એને જે આપણે સુવર્ણ તુલા થઈએ સ્ટેડિયમ, તો સ્વામી તુલામાં બેઠા હતા. તો પછી પાછળથી પૂછ્યું, બાપા તમને શું કયા સંકલ્પ થતા હતા તુલામાં બેઠા? આમ ના કર્યું કે મારા ભક્તો QPR સ્ટેડિયમમાં ત્યાં નાહેલી પહેલી સ્ટેડિયમમાં ત્યાં મારા યુવકો ત્યાં રોકાયા છે એના વિચારો બધા દેવ. આપણને લાગે હાઓ બેઠા છે, બેઠા નથી. એની ભાવના તો ક્યાંય ક્યાંય દૂર ચાલતી હોય. એવી ઉપાસનારાની સમજણ ઊંચી છે, તેને આ જગતના લોકો માને કે ના માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે. એમને તો પ્રીત કરવાની, ગમે હોય સામેવાળા ઠેકાણો હોય ના હોય, સ્વામીને માનતો હોય ના માનતો હોય, પણ સ્વામી તો એ સ્નેહ બાંધે જ અને છોડે જ નહીં. જેને જગતની રીત જેવા રાજા હતો ને, રાજાને બહુ તરસ લાગી હતી જંગલમાં ભટકીને આવ્યા હતા. અને એને એમ થયું કે આ ખેડૂત માટલું છે પાણી પાસે મને, એનું 5 ગામ આપીશ. પછી ગયો તો ખેડૂતો ફોડી નાખ્યું માટલું, અવરાઈ કરી. પછી રાજા કહ્યું કે મેં સંકલ્પ કર્યો તો તને 5 ગામ આપવાનું છે. પછી દશેરાના દિવસે આવે તો બધા પોતપોતાની બહાદુરીની વાત કરે, મેં આમ કર્યું એટલે મને ઈનામ આપ્યું, રાજાએ આમ કર્યું એટલે ગામ આપ્યા ભેગા. પણ ઓલો શું કહે, માટલું ફોડીને પાણી ના પાયું એના 5 ગામ મળ્યા? જે એવો ભાઈ ખોતરવાનું રહે નહીં એ રીતે ભક્તિ કરે. જગતના બધા જીવોને ઉદ્ધાર કરવા તેમણે ધાર્યું છે. અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી, પાછો પગ ભરતા નથી. આપણા ગુરુ પરમ બધા જ પ્રમુખ સાહેબ યોગી બાબા બધાએ એમાં હારે જ નથી. સામે ગમે એવો હોય પાત્ર, પણ તો એનું કલ્યાણ કરવું એ જો એમના ભાવના હોય.
1: સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय। महाभारत ना महाआकाश में आज से 51 वर्ष पहला 15 ऑगस्ट 1947 ना रोज जयरे स्वतंत्रता सूर्योदय थयो ते वखते प्रत्येक भारतवासी ना हैया में केवो आनंद हतो एनु वर्णन करता उमाशंकर जोशीए लख्यू छे के जे दिवसनी अमे राह जोता हता ते तूजे आव जेनी उषानो पालव दुदमल शहीदो तना पवित्र रक्त थी रंजित थयो छे ते तूज छे तो ए दिवस तू आव आव हे सुदिन अम मुक्ति तना राह जोता हता जेनी तेज तू आव्यो छे आव। देशनी 70 करोड़ आँखों जे दिवस ने जोवा आतुर हती तेने पसार थई गई आजे 51 वर्ष थया छे। आ दिवस ए विश्व में अस्तित्व धरावता कोईपण देशे मेळवेली सर्वोच्च शौर्य सिद्धिनो दिवस छे। जे दिवसे विश्वना सौथी महान अने सौथी बलवान साम्राज्य ने भारते शस्त्र वापर्या विना भारत बहार फेंकी दीधुं हतुं। ईस्वीसन 712 थी इराकना बादशाहना साळा मोहम्मद बिन कासिमे सिंधु पर विजय प्राप्त कर्यो त्यारथी ईस्वीसन 1947 सुधी लगातार 1200 वर्ष ભારતની સ્વતંત્રતાનું ઘડું ઘૂંટવાનો પ્રયત્ન એ લોકો દ્વારા થયો છે, છતાં પણ તે શક્ય બન્યું નથી। 8 થી 10 કલાકમાં 30 થી 35 હજાર માણસોની કતલ કરનાર નાદિર શાહની ક્રૂરતા પણ આ દેશના પ્રાણને કાપી શકી નથી। સેંકડો મણ સોનું ને કરોડો રૂપિયાની લૂંટ અત્યંત બેરહેમીથી ચલાવનાર મોહમ્મદ ગઝનીને પણ આ દેશનો પ્રાણ તાબે થયો નથી। એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન લઈને ફરનાર આક્રમણખોરોના હાથમાં પણ આ પ્રાણ પકડાયો નથી। અંગ્રેજોના લોખંડી કદમોની નીચે પણ આ પ્રાણ કચડાયો નથી। આ આપણા ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે। વિશ્વમાં કદાચ ભારત જ એક એવો દેશ, એક એવી સંસ્કૃતિ હશે જે આટલા વિભિન્ન આક્રમણો અને લૂંટ વચ્ચે પણ અડીખમ ઊભી રહી છે। ભારતની સ્વતંત્રતાને કાયમ રાખનારા સપૂતોની શૂરવીરતાનું સ્મરણ કરી ગર્વ અનુભવવાનો આજનો આ દિવસ છે। અમૃતસરના જલિયાવાલા બાગમાં જનરલ ડાયરના અંધાધૂંધ ગોળીબારથી વિંધાઈને પોતાના શબના ઢગ પરથી તેઓ સ્વતંત્રતાને દિલ્હીના સિંહાસન સુધી દોરી ગયા છે। અંગ્રેજ અફસરોની લાઠીઓના મારથી બેભાન થઈ સરિયામ રસ્તા ઉપર ઢળી પડનાર લાલા લજપતરાય કે ફાંસીના માચડે ચડતા ચડતા પણ ઇન્કલાબ ઝિંદાબાદના નારાથી ગગન ગજાવનાર વીર ભગતસિંહના શરીરમાં કયા પ્રકારનું લોહી વહેતું હશે એ વિચારથી આજે રોમાંચિત થઈ જવાય છે। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે ની સિંહ ગર્જના કરી લોકમાન્ય થનાર બાલ ગંગાધર તિલક જેવાના બલિદાનથી ભારત માતાના લલાટે આજે સ્વતંત્રતાનું તિલક અંકિત થયું છે। કેવી બુલંદી એમની નસોમાં રમી રહી હશે! બેરિસ્ટર જેવી પ્રભાવક પદવીઓને લાત મારી પરદેશી કાળા કોટ અને ચમચમતા વિદેશી જોડા ઉતારી સરદાર અને મહાત્મા ગાંધીજીએ જ્યારે ખાદીના વસ્ત્રો પોતડી અને સિવેલા સામાન્ય ચંપલો પહેર્યા હશે ત્યારે આઝાદી માટે ભેખ લેવાની કેવી ભાવના એમની રગે રગમાં વહી રહી હશે! આ સૌની પુણ્ય સ્મરણ આજે આપણા દેશ માટે આપણને ગૌરવ ઉપજાવે છે। પરંતુ આવા પવિત્ર દિવસે રામાયણના અરણ્ય કાંડનો એક શ્લોક યાદ આવે છે। જ્યારે રામચંદ્ર ભગવાન એ વનવાસની તૈયારી કરી રહ્યા હોય છે તે સમયે અયોધ્યાવાસીઓના અંતરની અંદર કેવા ભાવ હતા એનું વર્ણન કરતા વાલ્મીકી લખે છે, તદ અદ્ભુતમ સ્થૈર્યમ અવૈક્ષ્ય રાઘવે સમમ જનો હર્ષમ અવાપહ દુઃખે નાહ ન યાત્ય અયોધ્યામિતિ દુઃખિતઃ અભવસ્થિર પ્રતિજ્ઞત્વમ અવૈક્ષ્ય હર્ષિતઃ। રામ પોતાની પ્રતિજ્ઞામાંથી ડગતા નથી, કેવા સ્થિર પ્રતિજ્ઞ છે એ સાંભળીને એ જોઈને અયોધ્યાવાસીઓ હર્ષિત થયેલા। પરંતુ સાથે સાથે રામ આજે આપણને છોડીને જઈ રહ્યા છે તે જોઈને તેઓ પોતે દુઃખી પણ હતા। અયોધ્યાવાસીઓની જેમ આજે પ્રત્યેક ભારતવાસી પણ એક બાજુ આનંદ ગૌરવની લાગણી અનુભવે છે, પરંતુ ભારતની આજની વર્તમાન પરિસ્થિતિ જોતા એ દુઃખનો પણ અનુભવ આપણને થયા વગર રહેતો નથી। 51 વર્ષ આજે ભારતની સ્વતંત્રતાને વીતી ગયા, છતાં પણ જે સુખી સમૃદ્ધ ભારતની આપણી કલ્પના સ્વતંત્રતા વેળા હતી એ હજુ પણ સાકાર થઈ શકી નથી। જે દેશ પાસે 7,516 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જે દેશ પાસે 2,400 કિલોમીટર લાંબી અનેક કુદરતી ભંડારોથી ભરેલી હિમાલયની પર્વતમાળાઓ છે, જે દેશની અંદર 75,000 સ્ક્વેર કિલોમીટરના નદીઓના ફળદ્રુપ મેદાનો છે, જે દેશ દુનિયાનો સૌથી લાંબો વાંસ 121.5 ઇંચનો ફૂટનો પકવી શકે છે, જે દેશની અંદર વિશ્વનો સૌથી વધુ વરસાદ 1,041.8 ઇંચ વરસે છે, જે દેશમાં વિશ્વની વસ્તીનો છઠ્ઠો ભાગ વસે છે, તે દેશ તે ભારત આજે વિશ્વના સૌથી ગરીબમાં ગરીબ દેશોમાં પણ 15મું સ્થાન ભોગવી રહ્યો છે, જેની માથાદીઠ આવક આજે 2,000 રૂપિયા કરતાં પણ ઓછી છે. મેક્સ મુલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ જેને સ્વર્ગના ટુકડા સાથે સરખાવ્યો છે, તેવા આ દેશના 6 લાખ ગામના 8 કરોડ ખેતરોમાં કામ કરતા 80-80 મજૂરોને પણ પૂરતું ખાવા મળતું નથી. જે દેશમાં ચંદ્રગુપ્તનું સુશાસન તપતું હતું, ત્યાં જે ધોળે દહાડે થતી લૂંટો એ સૂર્યાસ્તની જેમ નોંધ વિના પસાર થઈ જાય છે. જ્યાં પાટલીપુત્રમાં સમ્રાટ અશોકના સામ્રાજ્યની સુંદરતા અને ભવ્યતા હતી, તે આજના બિહારના પટણામાં ગંદકી અને ગરીબીએ ડેરા નાખ્યા છે. ગમે તેવા અશ્રદ્ધાળુ માણસને પણ પ્રાર્થના કરવાનું મન થઈ જાય અને ગમે તેવા પથ્થરદિલ વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય એવી વિકરાળ સમસ્યાઓ આજે ભારત સામે આવીને ઊભી છે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થયું? આટલો સમૃદ્ધ દેશ આટલો ગરીબ કેમ? આટલું બુદ્ધિધન અને માનવધન ધરાવતો દેશ આજે મહાસત્તાઓની એડીઓ નીચે કેમ આવી ગયો? સ્વર્ગ સમા આ દેશમાં દોજકના દુઃખે કેમ ફરીવાર દેખા દીધી? તેનું કારણ એ છે કે સ્વતંત્રતાના 4 પાયાઓને છેલ્લા 51 વર્ષની અંદર આપણે મજબૂત કરવાનું ભૂલી ગયા છીએ. કોઈ પણ ઇમારત એનું આયુષ્ય એના પાયા ઉપર હોય છે. ભારતે સ્વતંત્રતા તો મેળવી, પરંતુ સ્વતંત્રતાના જે 4 પાયા મજબૂત બનવા જોઈએ એ 4 પાયાઓને આજે આપણે મજબૂત કરી શક્યા નથી. પરિણામે આ દેશ આજે આ અવસ્થાની અંદર આવીને પડેલો છે. પહેલો પાયો એ છે શિક્ષણનો, જેના માટે મહાત્મા ગાંધી એવું કહેતા કે આ વ્યક્તિ મારા કરતાં ઓછામાં ઓછો 6 મહિના આગળનું જોઈ શકે છે. જેની મુલાકાતની અસરને અમેરિકાના લોકપ્રિય પ્રમુખ કેનેડીએ પોતાના પ્રમુખ થયા પછીની સૌથી વધુ સંસ્કારદાયી અસર તરીકે ઓળખાવેલી એ ચક્રવર્તી રાજગોપાલાચારીએ આઝાદીના 25 વર્ષ પહેલાં 24/1/1922ના રોજ એમની જેલ ડાયરીની અંદર એવું નોંધ્યું છે કે જ્યારે આપણને સ્વતંત્રતા આપવામાં આવશે કે તરત ચૂંટણીઓ અને તેના ભ્રષ્ટાચારો, અન્યાય અને ધનની શક્તિ અને સીતમખોરી અને વહીવટની બિનકાર્યક્ષમતા જીવનને નરક બનાવી દેશે. લોકો જૂના શાસનને પસ્તાવા સાથે યાદ કરશે, કારણ કે તેમાં આજની સરખામણીમાં ન્યાય હતો, શાસન કાર્યક્ષમ, શાંત તથા ઠીક ઠીક પ્રમાણમાં પ્રામાણિક હતું. સ્વતંત્રતાનો લાભ એટલો જ થશે કે એક પ્રજા તરીકે આપણે ગુલામીની અંદરથી મુક્ત થઈ શકીશું. પરંતુ આશા માત્ર સર્વવ્યાપી શિક્ષણની અંદર જ રહેલી છે, જેના વડે નાગરિકોમાં બાળપણથી જ સારી વર્તણૂક, ઈશ્વરનો ભય અને પ્રેમ વિકસાવી શકાશે. આપણે શિક્ષણ આપવામાં સફળ થઈશું તો જ સ્વરાજ સુખની અંદર પરિણમશે, નહીં તો દળી નાખે તેવા અન્યાયો અને ધનની સીતમખોરીમાં જ આપણું સ્વરાજ્ય પરિણમશે. આજે સ્વતંત્રતા પછી પણ સુખ, શાંતિ, સ્થિરતા, સલામતી કે વિકાસ પૂરતા પ્રમાણમાં આપણે નથી સાધી શક્યા, કારણ કે આપણો આ શિક્ષણનો પાયો એ નબળો છે. બંધારણની 45મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે આવનારા 10 વર્ષોમાં 14 વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવી, પરંતુ આજે 51 વર્ષ પૂરા થયા છતાં પણ લગભગ 60% ભારતવાસીઓ એ નિરક્ષર અવસ્થાની અંદર પોતાનું જીવન વિતાવી રહેલા છે. 2000ની સાલ સુધીની અંદર વિશ્વના 53% અભણ માણસો માત્ર એકલા ભારતની અંદર જ હશે. 21મી સદીને ભારતની આ સૌથી મોટામાં મોટી ભેટ એ ગણવામાં આવશે. શિક્ષણના અભાવે પછાતપણું, અંધશ્રદ્ધા વગેરે પણ આ દેશની અંદર એ મોટા પ્રમાણની અંદર ફેલાયેલા છે. પર ટૂંકની અંદર બાળકોના શિક્ષણની ગુણવત્તા એ જ ભારતના ભાવિની ગુણવત્તા એ બની રહેશે. આ પાયો આજે નબળો છે, માટે સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણે આપણું જીવન, આપણું રાષ્ટ્ર એને સમૃદ્ધ કરી શક્યા નથી. બીજો શિક્ષણનો પાયો, બીજો સ્વતંત્રતાનો પાયો એ નબળો પડ્યો છે, તે છે આપણી શિસ્ત. શિસ્ત એટલે ફરજ પરસ્તી, પોતાની ફરજ પ્રત્યે જેટલી અભાનતા એ ભારતની અંદર છે એટલી ભાગ્ય જ બીજે હશે. દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે જાહેર રજાઓ ભારતની અંદર પડે છે, છતાં પણ કહી શકાય કે દુનિયાની અંદર જેટલા દેશો છે એમાં જેટલી હડતાળો પડતી હશે એના કરતાં પણ વધારે હડતાળો એ ભારતની અંદર પડતી હશે. આજે તમે જુઓ તો રોજના કરોડો લોકોના અબજો કલાકો એમને એમ વેડફાઈ જાય છે. હડતાળો તો જાપાનની અંદર પણ પડે છે, પરંતુ ત્યાં માણસો જમણા હાથે કાળો પટ્ટો પહેરી તેઓ હડતાળમાં છે એવું સૂચવતા સૂચવતા પણ પોતાનું કામ એ ચાલુ રાખે છે અને દેશને માર પડવા દેતા નથી. જ્યારે ભારતની અંદર મનુષ્યોમાં ફરજ પરસ્તી સમયના મૂલ્યની કલ્પના જ નથી. ઇકોનોમિક એન્ડ સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશનના એક અભ્યાસની અંદર એવું જણાવાયેલું કે જો ભારતની યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો એની રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે રૂપિયા 1,20,000 કરોડનો વધારો થયો હોત. જો આપણે યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો આપણી નિકાસની અંદર દર વર્ષે રૂપિયા 9,600 કરોડની વૃદ્ધિ થઈ હોત. જો આપણી યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો અનાજનું ઉત્પાદન દર વર્ષે 5.4 કરોડ ટન એ વધારે થયું હોત. જો એ યોજનાઓ સમયસર અમલમાં મુકાઈ હોત તો 1.44 કરોડ એ વધુ રોજગારીઓ આ દેશની અંદર સર્જાઈ હોત. અને આપણી યોજનાઓને જો સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો માથાદીઠ આવક એ 3 ગણી વધી ગઈ હોત. પરંતુ આપણી અશિસ્ત કે બેદરકારીથી દેશને કેવા ફટકા પડે છે એનો ભારતવાસીને ખ્યાલ નથી. નોંધપાત્ર હકીકત એ છે કે દુનિયાભરમાં ફક્ત આપણા જ દેશની રાષ્ટ્રભાષામાં ગઈકાલ અને આવતીકાલ બંને માટે એક જ શબ્દ કાલ વાપરવામાં આવે છે. એટલે કઈ કાલે કામ કરવું એ માણસ પોતે નક્કી કરી શકતો નથી. આજે આ કર્મઠતા અને ફરજની અભાનતા, એ ફરજની સભાનતાનો અભાવ એ ભારતની અંદર એટલો બધો છે એને કારણે આ સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણે જોઈએ એટલી પ્રગતિ એ સાધી શક્યા નથી. ત્રીજો આપણો પાયો સ્વતંત્રતાનો નબળો પડ્યો છે તે છે આપણું સરેરાશ ચારિત્ર્ય. બંધારણ સભાએ પોતાનું કામકાજ ડિસેમ્બર 9, 1946ના રોજ શરૂ કરેલું. એ ઐતિહાસિક દિવસે બંધારણીય સભાના કામચલાઉ પ્રમુખ શ્રી સચ્ચિદાનંદ સિંહાએ દુનિયાની સૌથી નવી અને સૌથી મોટી લોકશાહીના બંધારણીય માળખાની કલ્પના કરતા પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં જોસેફ સ્ટોરીના આ શબ્દો ટાંકેલા કે ખૂબ કૌવત અને વિશ્વાસુ સ્થપતિઓએ આ માળખું ઊભું કર્યું છે, એના પાયા મજબૂત છે, એના વિભાગો સુંદર અને ઉપયોગી છે, એની ગોઠવણ ડહાપણ ભરેલી ને વ્યવસ્થિત છે, એની સુરક્ષા પર બહારથી હુમલો થઈ શકે એમ નથી. માનવીના કામને માટે આ શબ્દો વાપરી શકાતા હોય તો આ બાંધકામ અમર થવા સર્જાયેલું છે, પણ એની એકમાત્ર રખેવાળ એની પ્રજા જો મૂર્ખામી રૂશ્વતખોરી કે બેદરકારી દેખાડશે તો આ આખું માળખું 1 કલાકની અંદર ધરાશાયી થઈ જશે. હવે પછીના શબ્દો વિશે તમે ખાસ વિચાર કરો એવી મારી ભલામણ છે, એમ કહીને એમણે ઉચ્ચારેલા શબ્દો કે પ્રજાસત્તાકો એમના નાગરિકોના સદગુણો જાહેર જીવનમાં ભાગ લેવાની એમની તત્પરતા એની ઉપર ઊભા થતા હોય છે. આજે ભારતની અંદર પ્રત્યેક નાગરિકના જીવનની અંદરથી સરેરાશ સદગુણોનું ધોરણ જે હોવું જોઈએ એ ઘણું બધું નીચું ગયું છે. એને કારણે આટલું મોટું પ્રજાસત્તાક એ પણ આજે જમીનદોસ્ત થવાની તૈયારીની અંદર આવી ગયું છે. સચ્ચિદાનંદ સિંહાની પૈગંબરી વાણી આજે ભારત માટે યથાર્થ પુરવાર થઈ રહી છે, કારણ કે સરેરાશ ચારિત્ર્યની અંદર જબરજસ્ત ઘટાડો આ દેશની અંદર નોંધાયો છે. આજે સંસદ અને રાજ્યની ધારાસભાઓના 5,000 સભ્યોમાંથી ન સ્વીકારી શકાય એવડી મોટી ટકાવારીના સભ્યો એટલી નીચી કક્ષાએ તેમની સત્તા દોડને પહોંચાડી ચૂક્યા છે કે એના માટે ઉંદર દોડ શબ્દ પણ વાપરીએ તો એની અંદર ઉંદરોનું અપમાન કર્યા જેવું લાગે. 50નો દાયકો ભારતની અંદર હતો જ્યારે ઇંચે ઇંચ રાજકારણના સદગૃહસ્થો એ આવી રીતે ચારિત્ર્યવાન હતા. 60ના દાયકાની અંદર 2 ઇંચે 1 ઇંચ સદગૃહસ્થો એ ભારતના રાજકારણની અંદર હતા. 70 પછી 1 ઇંચ પણ સદગૃહસ્થ ન હોય એવા રાજકારણીઓની સંખ્યા એ ભારતની અંદર એ વધી રહેલી છે. ચૂંટણી લડનારાઓએ આજે ચૂંટણીને ઘોડા દોડમાં ફેરવી નાખી છે, ફેર એટલો કે અહીંયા ઘોડાઓ શિક્ષણ પામેલા છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે ભારતની અંદર માણસો કેટલા રોકવા પડે આની કલ્પના કરતા નાની પાલખીવાલાએ કહેલું કે ઓસ્ટ્રેલિયામાં જેટલા સસલા છે એટલા માણસોને જો ભારતમાં રાખવામાં આવે તો આપણા નેતાઓએ આચરેલા ભ્રષ્ટાચારની તપાસ એ સારી રીતે કરી શકાય. અસાધારણ હોશિયારી અને પ્રામાણિકતા પ્રધાનોમાં હોય તો દેશ જેટ ગતિથી આગળ વધે છે, એનું ઉદાહરણ એ સિંગાપોર છે. અત્યારે આપણને ખ્યાલ આવે કે ભારતની અંદર રાજ્યકર્તાઓની અંદર ઉતરેલું આ સરેરાશ ચારિત્રનું ધોરણ, એને કારણે એ ભારત પોતે સતત માર ખાતું આવ્યું છે. ચાણક્યને, ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્ય સુશાસન સંભાળતા ભલામણ કરેલી કે તું આવી રીતે તારું રાજ્યની સરહદો એને મજબૂત કરે તે પહેલાં તારા રાજ્યની અંદર વસતા માણસોના સરેરાશ ચારિત્ર્યને મજબૂત કરવાનું એ વધારે ધ્યાન આપજે, તો દેશની સુરક્ષા, સુખ, સમૃદ્ધિ કે શાંતિ તે દેશની અંદર વસતા નાગરિકોના સરેરાશ ચારિત્ર્ય ઉપર આધાર રાખતી હોય છે. હોલેન્ડ અને ફ્રાન્સની વચ્ચે એક વખત યુદ્ધ થયેલું, એની અંદર નાનકડા હોલેન્ડે ફ્રાન્સ દેશને જબરદસ્ત લડત આપી અને પરાજય આપ્યો. એ વખતે ત્યાંના મંત્રીને લુઈ 14માં પૂછ્યું કે આપણો દેશ મોટો છે, લશ્કર મોટું છે, છતાં પણ કેમ હારી ગયો? ત્યારે એના મંત્રી કોલબર્ટે કહેલું કે આપણો દેશ ભલે મોટો રહ્યો પરંતુ હોલેન્ડના માણસોનું સરેરાશ ચારિત્ર ઘણું ઊંચું છે. ત્યારે દેશની સુરક્ષા કહો કે વિકાસ કહો, એની અંદર તે દેશના નાગરિકોનું ચારિત્ર્ય એ ઘણો મોટો ભાગ ભજવતું હોય છે. તો આ ત્રીજો પાયો પણ આજે સ્વતંત્રતાનો નબળો પડેલો છે. અને છેલ્લું ચોથું એ છે સુઆયોજનનો પાયો. ઇન્ડિયા માટે એવું કહેવાયું છે કે ઇન્ડિયા ઇઝ નોટ અ પુઅર કન્ટ્રી બટ પુઅરલી મેનેજ્ડ કન્ટ્રી. ભારત પાસે જે બુદ્ધિ છે અને માણસો છે તેની શક્તિને વાપરી શકવાના આયોજનો આપણે કરી શક્યા નથી, એટલે આજે સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણો દેશ એ દારૂણ ગરીબીની અંદરથી બહાર આવી શક્યો નથી. ભારતના ટેકનિશિયનો ઈરાનના રાષ્ટ્રવ્યાપી વીજ ઉત્પાદન માટેના તનવીર પ્રોજેક્ટ માટે એ સલાહ આપી આવ્યા છે અને આજે ભારતના એવા હજારો ગામડા છે જ્યાં સૂર્યાસ્ત પછી એ સતત અંધારપટ છવાઈ જાય છે. ભારતીય ઇજનેરી સાહસો સિંગાપુરની અંદર યુવાનોને તાલીમ આપી વધુ રોજગારી ઊભી કરે છે, ત્યારે અહીં વર્ષે 90 લાખ નવી નોકરીની તકો પૂરી પાડવી પડશે તો જ બેકારીની સમસ્યા ઉકેલાશે એવી પરિસ્થિતિ સર્જાઈને ઊભી છે. ભારતના વૈજ્ઞાનિકો અમેરિકી અવકાશયાનોની ગુણવત્તા અને સંચાલનની ચકાસણી કરે છે, ત્યારે ભારત હજી તોપો પણ બહારથી મંગાવી રહ્યું છે. આવતી સદીમાં ફ્યુઝન નેશનલ એરક્રાફ્ટની અંદર નોકરી કરતા બે ભારતીય ટેકનિશિયનો રાજદૂત નાની પાલખીવાલાને મળેલા. એમણે વાત કરેલી કે અહીંયા અમે 10,000 કારીગરો વર્ષે 5,000 વિમાનો બનાવીએ છીએ, જ્યારે અમે હિન્દુસ્તાનમાં હતા અને બેંગ્લોરની હિન્દુસ્તાન એરોનોટિક ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યારે ત્યાં 35,000 કારીગરો એ માત્ર 100 વિમાનો વર્ષે તૈયાર કરતા હતા. ભારતની પાસે બુદ્ધિધન ઓછું છે એવું નથી, ભારતની પાસે મનુષ્યો ઓછા છે એવું નથી, પરંતુ એ બુદ્ધિ અને એ મનુષ્યોને યોગ્ય રીતે વાપરવાનું આયોજન એ હજી સુધી આપણે કરી શક્યા નથી. એને કારણે આજે આ દેશ આટલી બધી પછાત અવસ્થાની અંદર એ જીવી રહ્યો છે. આપણી કુદરતી સંપત્તિના આયોજનનો પણ અભાવ એ આપણા દેશની અંદર પ્રવર્તે છે. ભારતની અંદર વર્ષે પડે છે પરંતુ એની અંદરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી બાજુ આપણે જોઈએ છીએ તો ઇઝરાયલ એ પોતે એના દેશમાં વરસતા વરસાદના ટીપે ટીપાનો એ પોતે ઉપયોગ કરે છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે સુઆયોજનનો પાયો પણ હચમચી જાય ત્યારે કોઈ પણ દેશ એ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલી વ્યક્તિઓ ધરાવતો હોય, છતાં પણ એની પ્રગતિની અંદર એ રૂકાવટ આવતી હોય છે. 100 વર્ષ પહેલાં સ્વીડન ગરીબી અને નિરક્ષરતાથી પીડાતું હતું અને યુરોપનો પછાતમાં પછાત દેશ ગણાતો, પરંતુ આજે તે 95 અબજ ડોલરની રાષ્ટ્રીય આવક સાથે દુનિયાના ધનાઢ્ય દેશમાંનો એક ગણવામાં આવે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે દેશ નાનકડા હોય કે મોટા હોય એની સાથે કોઈ નિસ્બત નથી પ્રગતિની, પરંતુ એની અંદર આયોજનનો કેટલો અભાવ છે અથવા તો આયોજન કેટલું વ્યવસ્થિત છે એની ઉપર દેશની પ્રગતિ, દેશનો વિકાસ એ ખ્યાલ એ આધાર રાખતો હોય છે. 15 ઓગસ્ટના દિવસે જન્મેલા મહર્ષિ અરવિંદે પણ પોતે આવી વાત કરતાં કહેલું કે ભારતની અંદરથી જ મહાનતાનો સૂરજ ઉગશે અને એનો પ્રકાશ એ ભારત, એશિયા અને વિશ્વની અંદર ફેલાશે. પરંતુ આજે આ 4 પાયાઓ હચમચેલા છે એને કારણે આપણે જોઈ શકીએ છીએ કે આટલું બધું હોવા છતાં પણ આપણે આ જોઈએ એવી પુરવાર, પ્રગતિ પુરવાર કરી શક્યા નથી. આ બધું ચિત્ર જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને થોડીક નિરાશા એ આપણા દેશ માટે વ્યાપી જાય, પરંતુ આવા સમયની અંદર પણ આપણે એ નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. આવા સમયની અંદર પણ આપણે કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન એની અંદર અટવાવાની જરૂર નથી, કારણ કે ઇતિહાસ એવું પુરવાર કરે છે કે જ્યારે મહાનમાં મહાન વ્યક્તિઓ પણ ભવિષ્ય વિશે એ વધુ ને વધુ આવી રીતે નિરાશાજનક હતી, પરંતુ એ પછી જ તે દેશની અંદર એ પ્રગતિનો સૂર્યોદય થયેલો છે. વિલિયમ પીટે અફસોસ કરતા વ્યક્ત કરેલું કે ચારે બાજુ હતાશા અને વિનાશ સિવાય મને કાંઈ જ દેખાતું નથી. વિલિયમ વિલ્બર ફોર્સે અંધારમય અને અસ્થાયી ભવિષ્યને કારણે લગ્ન જ નહોતા કર્યા. ડ્યુક ઓફ વેલિંગ્ટન જેવા દ્રઢ અને હિંમતવાળા માણસે 1852માં મરણ પથારીએ વાત કરેલી કે ભગવાનનું હું પાડ માનું કે આપણી આસપાસ ફેલાતા વિનાશની પૂર્ણાહુતિ જોવામાંથી હું બચી જઈશ. આ મહાનુભાવના આવા નિરાશાજનક ઉદ્ગારો પછી 10 જ વર્ષની અંદર બ્રિટન એ પોતે પોતાની કીર્તિની ટોચે પહોંચેલું. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગમે તેવી નિરાશા પછી પણ હંમેશા એક આશાનો સૂર્યોદય એ જીવનની અંદર દેશની અંદર થતો જ હોય છે. આજે ભારત એ ભલે આવી પ્રકારની એક નીચલી કક્ષાની અંદર આવી ગયું હોય, પરંતુ ભારતની અંદરથી જ પ્રગતિનો સૂર્યોદય જેમ મહર્ષિ અરવિંદે કહ્યું એમ થવાનો છે, અને એની આશા એ આજે ખૂબ જ જીવંત પ્રમાણની અંદર આપણા હૃદયની અંદર ટકી રહે એવી વસ્તુ એ આપણને આજે પણ ભારતની અંદર જોવા મળે છે. અને એ છે એ વ્યક્તિ છે એ પ્રમુખ સ્વામી મહારાજ કે જેમણે પોતે આજે સ્વતંત્રતાના હલી ગયેલા ચારે ચાર પાયાઓને એ મજબૂત કરવાનું એ કાર્ય આરંભેલું છે. આપણા દેશની અંદર આજે શિક્ષણનો પાયો એ હલી ગયેલો છે, પરંતુ આજે ચારે બાજુ એ જબરજસ્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ શરૂ કરેલી છે. ધુલિયાથી માંડીને છેક આવી રીતે ભાવનગર સુધી એમણે પોતે આ બધા છાત્રાલયોના નિર્માણ કરી અને એની અંદર આ શૈક્ષણિક પ્રવૃત્તિનો ખૂબ જ વેગ આપેલો છે. નેનપુર, કડી, વલ્લભ વિદ્યાનગર, કરમસદ ખાતે કોલેજો સ્કૂલોની અંદર આર્થિક અનુદાન કરીને પણ હમણે આ શૈક્ષણિક પ્રવૃત્તિઓને ખૂબ જ વેગ આપેલો છે. ભારતના ગામડાઓની અંદર જે નિરક્ષરતા પ્રવર્તે છે એને દૂર કરવાનું ભગીરથ કાર્ય પણ સાક્ષરતા અભિયાન હેઠળ એ આ સંસ્થાએ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી એ આરંભેલું છે. અને ખૂબ જ સુંદર કાર્ય એ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે કે યુએનઓએ પણ આવી રીતે પારિતોષિક દ્વારા આ સંસ્થાને નવાજી છે. ત્યારે પહેલો જે આ પાયો શિક્ષણનો હલેલો છે એને પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પોતે આજે મજબૂત કરી રહેલા છે. બીજો આજે ભારતની સ્વતંત્રતાનો પાયો એ હલેલો છે અને એ છે શિસ્તનો અભાવ. પરંતુ પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે પોતાના જીવન દ્વારા આ ફરજ પરસ્તીની ભાવના એ લોકોના અંતરની અંદર રેડી રહ્યા છે. 78 વર્ષની વૃદ્ધ વયે પણ અતિશય કર્મઠ એમની જીવનશૈલી લાખો લોકોને આજે કામ કરવાની અને ફરજને પ્રામાણિકપણે અદા કરવાની એ પ્રેરણા આપી રહેલી છે. ડૉક્ટર કુરિયન જેવા એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું જીવન જોઈને બોલી ઉઠેલા કે સ્વામીશ્રી પાસે હું ઊભો રહું છું, સ્વામીશ્રીની સિદ્ધિઓ સામે હું જોઉં છું ત્યારે મને મારી સિદ્ધિઓ એ શૂન્યવધ ભાસે છે. ડૉક્ટર કુરિયન આપણે જાણીએ છીએ તેમ સમયની અંદર અત્યંત પંક્ચ્યુઅલ માણસ છે, પરંતુ એણે પણ જ્યારે સ્વામીનું જીવન જોયું ત્યારે લાગ્યું કે આમના જીવનની અંદર જે શિસ્ત છે, જે પ્રામાણિકતાની ભાવના છે પોતાની ફરજ પ્રત્યે, એની સામે હું જોતા મારી સિદ્ધિઓ એ મને શૂન્ય સમી લાગે છે. ત્યારે સ્વામી પોતે આવું એક કર્મઠ જીવન આજની તારીખે પોતે વિતાવી રહેલા છે. 78 વર્ષની વૃદ્ધ વયે પણ તેઓ પોતાના નિયત સમય કરતા ક્યારે એક મિનિટ વહેલા એ આરામની અંદર નથી ગયા અને ક્યારે એક મિનિટ મોડા એ આરામની અંદરથી જાગ્યા નથી. ત્યારે આવી પ્રકારની એક કર્મઠતા એમના જીવનની અંદર છે અને એને કારણે આજે વિશ્વની અંદર અનેક લોકોને પણ આવી શિસ્તની આવી ફરજ પરસ્તીની પ્રેરણા એ પ્રાપ્ત થઈ રહેલી છે. ત્રીજો જે ભારતની અંદર હલેલો પાયો સ્વતંત્રતાનો છે એ છે આપણું સરેરાશ ચારિત્ર્ય. તો આજે ચારિત્ર્યને મજબૂત કરવા માટે પણ સ્વામીશ્રી પોતે ભગીરથ પ્રયાસો કરી રહેલા છે. એમણે પોતે સૂત્ર જ આપ્યું છે કે ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો. તો આજે એમના વડપણ હેઠળ કેટલા બધા યુવાનો, બાળકો, કિશોરો, વડીલો આ ચારિત્ર્યવાન જીવનની પ્રેરણા એ પ્રાપ્ત કરી રહેલા છે. દેશ પ્રદેશની અંદર પથરાયેલા સ્વામીશ્રીના યુવાન શિષ્યો એ પોતે સંપૂર્ણ વ્યસનોથી દૂર હોય, પોતાની ફરજને આવી રીતે અદ્ભુત પ્રામાણિકતાથી નિભાવતા હોય ત્યારે આવું એક ચારિત્ર્યનું નિર્માણ એ પણ સ્વામીશ્રી પોતે કરી રહેલા છે. 1995ની અંદર મુંબઈની અંદર અમૃત મહોત્સવ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉજવાયો તે વખતે એક બાળનગરીનું આયોજન કરેલું. એનું સમગ્ર સંચાલન એ બાળકો જ કરતા હતા. હવે એની અંદર કોઈક વ્યક્તિના 10-12 હજાર રૂપિયા એ પડી ગયા હશે. એક બાળ સેવકના હાથની અંદર એ આવ્યા, એડ્રેસ પાકીટની અંદર હતું, એ ગોતો ગોતો બાળક એ ભાઈને પોતે પરત કરી આવ્યો. ત્યારે આવું ચારિત્ર્ય એ બાળકોની અંદર પણ એમણે પોતે રેડેલું છે, એવા યુવાનો પણ એમણે પોતે તૈયાર કર્યા છે. ડૉક્ટર સામાણી કરીને આપણું એક સત્સંગી કુટુંબ છે, એની અંદર જે બે સભ્યો હતા, એકવાર ઇંગ્લેન્ડની અંદર કોઈક દુકાનમાં ઘડિયાળ ખરીદવા ગયા, ઘડિયાળ ખરીદીને પેક કરી દુકાનવાળાએ, પણ ભૂલથી બેની જગ્યાએ ત્રણ ઘડિયાળો એણે અંદર પેક કરી દીધેલી, અને એ લોકો પાછી લઈને આવ્યા, ઘેર આવીને જોયું તો ત્રણ ઘડિયાળો અંદર હતી. એ લોકોને થયું કે ભૂલથી એક વધારે આવી ગઈ છે. આ બાજુ પેલો દુકાનવાળો રાત્રે જ્યારે દુકાન બંધ કરતો હતો અને સ્ટોકની ગણતરી એણે કરી, ત્યારે એક ઘડિયાળ એની અંદર ઓછી આવી, એ તો પોતે ગભરાઈ ગયો, કારણ કે આટલી મોટી કિંમતી ઘડિયાળ હતી અને ક્યાં ગઈ હશે, દુકાનના માલિકને શું જવાબ આપવો, એવી પ્રકારની અવઢવમાં હતો. ત્યાં જ્યારે સામાણી બંધુઓ ત્યાં આવ્યા અને વાત કરી કે લો તમે ત્રીજી ઘડિયાળ અમને ભૂલથી પેક કરી આપેલી, એ અમે તમને પાછી આપવા આવ્યા છીએ. ત્યારે પેલાને આશ્ચર્ય થયું કે તમે આવી રીતે ભારતીય થઈને આ ઘડિયાળને પાછી આપવા આવ્યા, કારણ કે એ તો ના પોતાનું હોય તો એ લઈ જાય એવા હોય છે. ત્યારે એ લોકોએ વાત કરી કે વી આર ઇન્ડિયન બટ વી આર સ્વામિનારાયણ ઇન્ડિયન, કે અમે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો છીએ અને અમણે ક્યારેય અમને આવું લઈ લેતા શીખવાડ્યું નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પણ એક ચારિત્ર્યનું નિર્માણ યુવકોની અંદર પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પોતે કરી રહેલા છે. એના માટે આજે દેશ પ્રદેશની અંદર જે મંદિરો છે એની અંદર બાળમંડળ, યુવક મંડળ, કિશોર મંડળ વગેરેની પ્રવૃત્તિઓ એ ચાલે છે, અને એની અંદર આ ચારિત્ર નિર્માણનું કાર્ય એ આ સંતો દ્વારા સ્વામીશ્રીની પ્રેરણાથી થઈ રહ્યું છે. 1992ની અંદર ભારતની સરકારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એમની આ સંસ્થાને સર્વશ્રેષ્ઠ બાળ સંસ્કાર પ્રવૃત્તિ ચલાવવાનું પારિતોષિક એ એનાયત કરેલું. તો સમગ્ર દેશની અંદર સ્વામીશ્રી પોતે જેવું ચારિત્રનું નિર્માણ આ કરી રહ્યા છે તેવું કાર્ય આજે બીજે ક્યાંય થતું નથી એવું સર્ટિફિકેટ આ સરકાર પણ પોતે આજે આપે છે. ત્યારે આ ત્રીજો પાયો સ્વામીશ્રી પોતે કેવી રીતે મજબૂત કરી રહ્યા છે એનો આપણને ખ્યાલ આવે. દેશ પ્રદેશની અંદર એમનું વિચરણ એ આના માટે છે. ત્યાર પછી ચોથી વસ્તુ છે શું આયોજન, તો એ પણ સ્વામીશ્રીની પાસેથી આજે શીખવા જેવું છે. મોટા મોટા મેનેજમેન્ટના નિષ્ણાતો એ જ્યારે સ્વામીશ્રીના આવી રીતે આગેવાની હેઠળ ઉઠવા ઉજવાતા સમયાઓને જુએ છે ત્યારે મોઢાની અંદર આંગળા નાખી જાય છે કે કેટલું બધું સુવ્યવસ્થિત આ નગર અહીંયા ઊભું કરવામાં આવે છે, સ્પર્શી જાય છે. ન્યુયોર્કની અંદર સંત ચટવાલ કરીને અને કાર્ય દ્વારા કરી રહ્યા છે ત્યારે આપણે ચોક્કસ વિશ્વાસ આવે કે આજે ભલે 51 વર્ષ પછી ભારત પોતે જોઈએ એ પ્રગતિ સાધી શક્યું નથી, પરંતુ આવનારા વર્ષોની અંદર એ આવી રીતે પોતે સારામાં સારી રીતે આ ભારત પોતે પ્રગતિ સાધી શકશે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ્યારે 1990ની અંદર યુવા મત નથી તો આજે આ પ્રકારની એક આ સ્વતંત્રતાની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ચારે બાજુ વાતાવરણ ધૂંધળું આપણને દેખાય છે, પરંતુ સ્વામીશ્રીના સાનિધ્યની અંદર આ દેશ પોતે આજે પડેલો છે તો એના ભવિષ્ય વિશે એ કોઈ ચિંતા કરવાની એ આપણને જરૂર રહેતી નથી. પરંતુ આ સ્વતંત્રતા જ્યારે આપણે પ્રાપ્ત કરીશું ત્યાર પછી પણ સાચી સ્વતંત્રતા તો એ છે કે વિષય વ્યસન વહેમ અને વાસનાના બંધનોની અંદરથી એ માણસની મુક્તિ થાય. માણસ પોતે દેશની અંદર આવી ઔદ્યોગિક કે આવી રીતે બીજી બધી પ્રગતિઓ સાધે તે તો સારું જ છે, પરંતુ સાચી સ્વતંત્રતા ત્યારે માણસને પ્રાપ્ત થાય છે કે જ્યારે પોતે વિષયો વ્યસનો વહેમ અને વાસનાના બંધનોની અંદરથી મુક્ત બને. તો આજે સ્વામીશ્રી પોતે એ પણ કાર્ય કરી રહ્યા છે. એમના ઉત્સવોની અંદર, એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ તો આ ચારેયની અંદરથી મુક્ત થવાના આયોજનો એ બધા થતા હોય છે. સ્વામીશ્રી પોતે ઘરોઘર ફરી ફરીને અનેક લોકોને આ વ્યસનથી અને વિષયોથી મુકાવે છે, અનેક લોકોને આ અંતરના જે બધા સ્વભાવો એનાથી મુક્ત કરી અને જે શાશ્વત શાંતિ છે અને જે સાચી સ્વતંત્રતા છે એના સ્વાદને પોતે પમાડી રહ્યા છે. તો દેશની સ્વતંત્રતા અને આત્માની સ્વતંત્રતા એ બંને માટે સ્વામીશ્રી પોતે આજે આવો જબરજસ્ત પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે પણ એમના પગલે પગલે ચાલીશું, એમના આદેશ પ્રમાણે જીવીશું તો ચોક્કસ એ આપણે આપણા દેશને અને આપણા આત્માને એ સાચા અર્થની અંદર એ સ્વતંત્ર કરી શકીશું. આવી સાચી સ્વતંત્રતા એ આપણને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારે જીવન જીવવાનું અને સ્વામીશ્રીનો આદેશ પાળવાનું આપણને બળ મળે એ જ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.
0: પહેલા તો બીજું બધું મૂકીને મારે બધાને મળવું છે, નાના મોટા આ બાલ વૃદ્ધ બધા હું મળવા માટે તરસ્યો છું, ભૂખ્યો છું, બધાને મળવું છે. પણ શક્ય નથી. એક એકને મળવા વર્ષ પૂરું થઈ જાય. પણ મહારાજ શ્રીજી મહારાજે એક ગોઠવણ કરી છે, પાસે ને દૂર એ સમજણથી છે. તમે ખોરામાં હો અને દૂર હો, અને દૂર હો 10,000 માઇલ દૂર તો ખોરામાં છો, એ મારે સમજણ કરી આપી છે. અને એને લીધે આપણે બધા ભેગા જ છીએ. આજ્ઞા પારે મહારાજ કહે કે એ મારી પાસે છે, અને આજ્ઞામાં ફેર પડે તો દૂર દૂર થતો જાય. એ બીજી ઘણી સમજણ આપી છે મહારાજે કે પાસે ને દૂર જો હરિભક્તોના ગુણ ગવાય. શ્રીજી મહારાજે વાત કરી, ભલે અમારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ગુણ અને ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તે એને અમારી અતિશય સેવા કરી છે. એટલે મહારાજની પાસે ખોરામાં જ જો અને અવગુણ ગાય તો મહારાજે કહ્યું, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય પણ જો ભક્તનો અવગુણ લેતો હોય તો ધામમાં ના જાય, દૂર દૂર દૂર કરે. એટલે આપણે ભેગા છીએ સમજણે કરીને, અને સમજણ એ મુખ્ય છે. બીજું બધું તો ઠીક છે, પણ સમજણે કહીને પાસેને છેટા રહેવાની વાત છે. એટલે આપણે સમસુરત ભાવ, દિવ્યતા, બીજાનો મહિમા સમજવો, બીજાને ચરણ સ્પર્શ કરવા, આપણે દીવભાવ રાખવો, દાસભાવ રાખવો, અને આવી રીતે જે આપણા મૂલ્યો છે, મહારાજે જે આપેલા મૂલ્યો છે અને ગુરુ પરંપરાએ બધા જે આપેલા મૂલ્યો છે એમાં આપણે રહીએ તો પાસ જ છીએ. એમાં કોઈ શંકા નથી, જરાય શંકા રાખવાની નથી. પાસ જ છે, ભેટમ ભેટા જ છીએ. બીજી વાત, પ્રમુખ સાહેબ મહારાજે એવી રીત પ્રવર્તાવી છે, જો આપણે તમારા એ નહીં ડોલર નહીં નોટમાં લખેલું હોય છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. બરાબર, તો સ્વામી બાપાએ એ જ કર્યું છે, બધાને ભગવાનમાં વિશ્વાસ બેસાડ્યો છે. ડગુમગુ હોય એને દ્રઢ કરાવ્યું છે, અને એમને તાન જ ભલે આપણી ભેગા રહેતા હોય, આપણી ભેગા હરે ફરે બધું કરે, જમે ઉઠે બેસે ચાલે, પણ એમનું તાન શું છે, બધાને ભગવાનમાં જોડવા એક જ તાન છે. ખબર ના પડે, કોઈને ખબર ના પડી અને આપણને ભગવાન આપી દીધા. એ બહુ સૂક્ષ્મ વાત છે. રમતા જમતા આખડતા પાખડતા બધા નાના નાના બધા બધાને ભગવાન આપ્યા છે, એ મોટા મોટી વાત છે. કોઈને ખબર જ ના પડી અને ભગવાન આપી દીધા એવું થયું છે. અને જે કંઈ ક્રિયા કરે મોટા પુરુષ, ધકે વડે પાસે બોલાવે દૂર કાઢે બધા, પણ એમને નિસ્વાર્થ અતિશય પ્રેમ આપણા માટે. એક જો મા બાપ હોય અને આપણને ધકે વળે પણ તમે સવરું રહો તો તમને તમે આગળ વધો. એટલે એવી રીતે મહારાજ સ્વામી અને યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ એમને એવું જ કર્યું છે. એમ કોઈ સ્વાર્થ નહીં, અકારણ આ આપણા અતિ હેત વર્ષાયો છે, આપણે કાંઈ કર્યું નથી. આપણને લાગે કે આપણે બધું કર્યું છે, કરીએ છે, પણ એમને અનંત ઘેણું હેત આપ્યું છે. અને હેત કેવું? નિસ્વાર્થ. બીજા બધાને હેત હોય, સ્વાર્થીઓ હોય થાય, પણ અમને કોઈ કારણ નહીં. અક્ષરધામમાંથી આવ્યા, ત્યાં ગરમી થઈ ગઈ એટલે આવ્યા. અક્ષર અક્ષર કેવળ આપણા માટે જ આવ્યા, આપણા માટે જ. અને આપણને રમતા જમતા જમાડતા હેત કરીને આપણને અક્ષરધામની ચાવી આપી હોય, સાહેબે ચાવી આપીને. એટલે એ સ્વામી બાપાએ અક્ષરધામની ચાવી આપી હતી. એટલે એક એમના મૂલ્યો છે, જે સમસ્રોત ભાવ એકતા, જે સંપની વાત બહુ ન્યારી છે. સંપ આખી દુનિયામાં જે કોઈ આગળ આવ્યા છે સંપથી, અને જરા કુસંપ બેઠો, જરા પડી ભાંગ્યું છે. જતે દિવસે ધીમે ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય. અને સંપ આખી દુનિયાને જરૂર છે, અને આપણા સત્સંગમાં તો ખાસ. સત્સંગમાં ખાસ જો યોગી બાબા કે અમારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. હવે યોગી બાપાના વખતમાં કેટલી ખેંચતાણ હતી પૈસાની, તે વખતે બોલે છે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. એટલે પૈસા તો આવે, પણ સંપ એનાથી વધારે કામનું છે. અને સંપ ઘરમાં હોવું જોઈએ. પહેલાં તો ઘરમાં સંપત્તિ પત્નીને, પછી સત્સંગની મજા આવે. નહીં તો ઘરમાં જ ક્લેશ કંકાશ હોય, ધડાધડી થાય, સત્સંગ તો ક્યાંય ફગાઈ જાય. આમ કીક મારે સત્સંગ ગોરમટું ખાતું ખાતું જતું રહે. એટલે ઘરમાં સમ, કુટુંબમાં સમ, અને એ આપણે ખાસ કરવું. તમને ગમે ના ગમે, પણ સંપ ઉપર જવું એ એવું તત્વ છે કે આપણને ન્યાલ કરી દે. જો પ્રમુખ સ્વામી પણ કહે છે, અહીંને જ પ્રસંગ છે, અમેરિકાનો છે, CFI વખતે. એટલે અમુક કાર્યકરો બધાને પ્રશ્ન થયો હતો, સાંઈ બાપાની વાટ જોતા હતા. બાપા આવે એટલે કહીને થેલો બાંધીને રવાના થઈ ગયા. પણ સ્વામી બાપાએ બધાની વાત સાંભળી, એક એકની ધીમર ધીરજથી એકદમ. પછી બાપા એક વાક્ય બોલ્યા, એક જ વાક્ય, કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. બધાના પોટલા છૂટી ગયા, અને બધાની રાતે સેવામાં જોડાઈ ગયા. પણ એટલે આ બધાને આપણી ડિમાન્ડ છે, માંગ છે. શ્રીજી મહારાજે પણ સંપ સુરત ભાવ દયા મર્યાદાની વાત કરી છે. શ્રીજી મહારાજે જ વાત કરી છે સંપ સુરત ભાવ. યોગી આપણે તો કહ્યું છે, પણ મળતું આવ્યું છે. પણ શ્રીજી મહારાજના વખતથી એટલે આપણે સંપ સુરત ભાવ એકતા, એકબીજાનો મહિમા સમજવો, એકબીજાને ચરણ સ્પર્શ કરવો, અને જે આ રીતે રહીએ તો શ્રીજી મહારાજ પાસે જ છે, બધા ગુરુ પાસે જ છે, પ્રમુખ સાહેબ મહારાજ પાસે જ છે. અને કોઈ પ્રશ્ન રહે નહીં, અને આપણે સત્સંગની ખૂબ મજા આવે, અને સત્સંગ કરતા રહીએ. સદાનંદ સ્વામી મહારાજ.

పురుషోత్తమః జనో జానన్నిదం సత్యం ముచ్యతే భవబంధనాత్. శ్రీ స్వామి నారాయణ భగవాన్ నీ జై. అక్షర పురుషోత్తమ మహారాజ్ నీ జై. రాధాకృష్ణ దేవ నీ జై. సియావర రామచంద్ర భగవాన్ నీ జై. ప్రముఖ స్వామి మహారాజ్ నీ జై. ఢిల్లీ అక్షర్ధామ్ మహోత్సవ్ నీ జై. આજના પ્રવચનનો વિષય છે ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. જીનિયસ બનવાની એક કળા. આપણા બધાના અંતરમાં એક ઈચ્છા છે કે હું જે કંઈ કાર્ય કરું એ મારે સારામાં સારું કરવું છે. સારામાં સારી અને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું છે, જેથી મને પણ અંતરમાં સંતોષ રહે અને મારા વાતાવરણમાં આજુબાજુ લોકોને પણ સંતોષ થાય કે કાર્ય ખૂબ સુંદર અને સારું થયું છે. આની સાથે એ પણ આપણી ઈચ્છા છે કે ઓછા પુરુષાર્થથી કંઈક એવી કળા હાથમાં આવે કે આપણે ઉચ્ચતમ પરિણામો પ્રાપ્ત કરી શકીએ. જે લોકો આવી શ્રેષ્ઠતાથી કામ કરે છે એને આપણે જીનિયસ કહીએ છીએ. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ડેફિનેશન ઓફ અ જીનિયસ. 2002માં વર્લ્ડ કપ સોકર રમાયેલું તમારા બધામાંથી ઘણા બધાએ ટીવી ઉપર એ જોયો હશે. અને વર્લ્ડ કપ સોકર ઇઝ ધ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ઓન ધીસ પ્લેનેટ. અને એમાં ફાઇનલ્સમાં બ્રેઝિલ વર્સિસ જર્મની હતા. અને તમને બધાને બ્રેઝિલનો હીરો એનું નામ તો ખ્યાલ હશે. શું નામ હતું? વેરી ગુડ, રોનાલ્ડો. તો બ્રેઝિલ વર્સિસ જર્મની ફાઇનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ, કારણ કે બ્રેઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું. જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન, એને જર્મની ફાઇનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નહોતો દીધો, એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ. અને સામે જે બ્રેઝિલમાં 3 R હતા, રોનાલ્ડિનો, રિવાલ્ડો અને રોનાલ્ડો, આ ત્રણેયના નામ આપણને ખબર છે. આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું. ધે વેર અ પાવરફુલ કોમ્બિનેશન. એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી. અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ, કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય, સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2002. અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો 0-0 હતું અને સેકન્ડ હાફમાં એક જબરદસ્ત પ્રસંગ બની ગયો. જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડિનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા. જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ, બ્રેઝિલિયન એટેકર્સ બધા. પણ એને જોયું કે જર્મનીના 5 ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઇનમાં છે, એટલે એને ખ્યાલ આવી ગયો. હી વોઝ રનિંગ એટ 40 miles per hour, હા, બોલ લઈને. એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું, એટલે એણે એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રોનાલ્ડિનો, રિવાલ્ડો આવતા હતા. એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું 5 જણાનું. એટલે એને ફ્લેશ ઓફ અ સેકન્ડ, આ બધું જે હું વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડ્સમાં થાય, હા, ઇન અ ફ્લેશ ઓફ અ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું. પણ એણે એક યુક્તિ વાપરી. એણે યુક્તિ એવી વાપરી કે એને રાઇટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કિક મારવાનો પ્રયત્ન કર્યો અને ઇટ વોઝ અ ડમી કિક. કિક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી. એક સમયે બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા, કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય, એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય. અને આમ વોલ થઈ ગઈ, આમ જર્મન વોલ થઈ ગઈ આખી 5 જણાની.
અને આમને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો. આ બાજુ 30 માઇલ્સ પર આવવાની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો, એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ. અને આ બાજુથી રોનાલ્ડો દોડે, એને બોલ મળ્યો એની પાસે, ત્યારે હજી જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો. અને ફ્રોમ 30 મીટર્સ 90 ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યો, સીધો જ ગોલ કર્યો. ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ. અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે, હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે. આ ધોઝ પીપલ, ધોઝ પ્લેયર્સ હુ આર બોર્ન વિથ ફૂટબોલ ઇન ધર બ્લડ, જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે, એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે. આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું, અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી, કે આ 100 વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઇનલ્સમાં 2002 રોનાલ્ડોને કર્યો એ. અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે, તે ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઈમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ્સ વિથ વેરી લેસ એફર્ટ જસ્ટ બીકોઝ ઓફ ધેર હાઈ ઇન્ટેલેક્ટ. બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે જીનિયસ પીપલ દે સોલ્વ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ વિથ કેઝ્યુઅલ અન્ડરટેકિંગ્સ. અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે, પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ્સ. અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બીકોઝ ઓફ ધેર જીનિયસનેસ. ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી, ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી, એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય, ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય, છતાં પણ એવા પરિણામો લાવ્યા છે. જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ, 15 વર્ષની ઉંમર એણે નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય, નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે, મોટર બોટ નહીં હલેસા મારીને, આવું બધું હું ના કરી શકું. એટલે એક દિવસ રાત્રે આ 15 વર્ષનો છોકરો એણે નક્કી કર્યું કે મારે શું શું કરવું છે, મારી ઈચ્છા શું શું છે. ઈ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન, 1, 2, 3, 4, 5, 6 અને બધી આવી જ આઇટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે, એમેઝોન અને નાઇલ બે લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે, મિસાઇલ લોન્ચર બનાવવું છે, એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. આવી બધી વાત એણે એ લખી, હી લિસ્ટેડ ઇટ ડાઉન. 2-3 દિવસ સુધી વિચારી વિચારીને લિસ્ટ બનાવ્યું. 3જા દિવસે એણે જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા, 127 ગોલ્સ, 127 ગોલ એણે નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે. એની માટે એણે પ્રયત્ન શરૂ કર્યો, અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન. બાય ધ એજ ઓફ 59, વેન ઇ સેટ બેક ટુ જસ્ટ ગો ઓવર ધ થિંગ્સ કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા, તો 59 વર્ષની ઉંમરે આ 127માંથી 106 ગોલ એણે પૂરા કરી દીધેલા. બીજો એક પ્રસંગ કહું, સર આઇઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન, ગતિના 3-3 કાયદા આપણને એમણે આપ્યા. 24 વર્ષની ઉંમરે એમણે આ શોધ કરેલી. અને એરેથમેટિક્સ અને સાયન્સમાં 150થી વધારે ડિસ્કવરીઝને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે. જે આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને, Maths 2 પેપરમાં 50 માર્કનું જે પૂછાય છે, દેટ કેલ્ક્યુલસ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ન્યૂટન. જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, બંધારણ જેને લખ્યું છે, એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું 33 વર્ષની ઉંમરે. બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું, મેરાડોના, જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે. 1986માં વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ વર્લ્ડ કપ ફાઇનલ્સમાં મેક્સિકોમાં હી ઓલ્સો સ્કોર્ડ અ બ્યુટિફુલ ગોલ. અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જ્યારે BBC વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે, મેરાડોના બધાને મૂક્યા, ત્યારે હાઈએસ્ટ વોટિંગ મેરાડોના માટે ગયું. સો હી હેઝ બીન ડિક્લેર્ડ એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી. એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઇનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી,
ત્યારે એની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. માઇકલ ગ્રોસ જર્મનીનો બહુ સારો સ્વિમર, 1984માં 17 વર્ષની ઉંમરે એણે 7 ગોલ્ડ મેડલ લીધા.

તો ઘણી રમાતી હોય. હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ સારું દેખાવ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે, અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ટન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય, એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ. ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય, રેડ ક્લે કોર્ટ ઉપર, ઇટ્સ અ બેઝ બોલ, ઇટ્સ અ બેઝ લાઇન ગેમ, એટલે તમે સર્વ કરો અને બેઝ લાઇન ઉપર ઊભો રહેવાનું અને લોંગ શોર્ટ્સ બધા ચાલે. અને વિમ્બલ્ટન જે રમાય છે ઇટ્સ અ ગ્રાસ કોર્ટ ગેમ, એટલે સર્વ એન્ડ વોલી ગેમ, એટલે સર્વ કરીને તમે સીધા નેટ પાસે દોડી જાઓ, એટલે વોલીઝ તમે આપી શકો પાછી. એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ, પણ રમત બંને જુદી છે. ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય, ઘણા આમાં જ એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ, બોરિસ બેકર 3-4 વખત વિમ્બલ્ડન જીત્યા, પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા. ઇવાન લેન્ડલ હતા, એ 6 ફ્રેન્ચ ઓપન જીત્યા, એક પણ વિમ્બલ્ડન ના જીતી શક્યા, કારણ કે આ રમત આખી જુદી થઈ જાય. બ્યોર્ન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ 5-5 વખત જીતી છે, અને એ પણ સળંગ. 1976-1981 સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ટન શરૂ થઈ જાય, એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે. આ બહુ જ અઘરું છે. આ કેવું અઘરું થયું ખબર છે? કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો, એટલી અઘરી આ વાત થઈ. પણ ફોર કન્ટિન્યુઅસલી 5 યર્સ, ફ્રોમ 76 to 81, હી વોન બોથ ધ ફ્રેન્ચ ઓપન એન્ડ ધ વિમ્બલ્ટન. આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ? આ લોકો શું જન્મજાત મહાન હતા? જન્મજાત જીનિયસ છે? પ્રમુખ સ્વામી મહારાજે 500થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમને માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરીનું બિરુદ આપ્યું. અને હમણાં વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ, top 20માં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું. ઘણી વખત એમ થાય કે ઓલ ધીઝ ગ્રેટ એચિવર્સ, વેર ધે બોર્ન ગ્રેટ? અને બહુધા આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે. એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત, કદાચ ભગવાનની કૃપા, કદાચ એનું ભાગ્ય, કદાચ એની એવી કોઈ ટેલેન્ટ, એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી એવી કોઈક છે, એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા. આપણા મનમાં એ વિચારધારા છે, અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી. મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ. પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી, પૂર્ણ આત્મવિશ્વાસથી, નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને, ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને, બહુ ઓછી આવડતથી, કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે. જીનિયસની હરોળમાં ઊભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે. એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે. ડ્રાઇડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસીસ મસ્ટ બી બોર્ન, દે આર નોટ ક્રિએટેડ. કે જીનિયસ લોકો છે એ જન્મજાતા જ હોય છે, એનું સર્જન નથી થઈ શકતું. જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે કોન્ટ્રરી ટુ ધ ઓલ્ડ સેઇંગ ધેટ જીનિયસીસ મસ્ટ બી બોર્ન, ધ આર્ટ ઓફ બિકમિંગ જીનિયસ કેન બી ટોટ એન્ડ કેન બી માસ્ટર્ડ. કે જીનિયસ બનવાની જે કળા છે એ શીખી પણ શકાય છે, શીખવાડી પણ શકાય છે, અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે. જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે ડુઈંગ સમથિંગ વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઓર્ડિનરી પર્સન ટુ ડુ ઇઝ ટેલેન્ટ. ટેલેન્ટ એટલે શું? આવડત એટલે શું? કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે ટેલેન્ટ, બટ ડુઈંગ થિંગ્સ વિચ ઇઝ ઇમ્પોસિબલ ફોર ટેલેન્ટ ઇઝ જીનિયસ. ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવવું એ જીનિયસ છે.
કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે, અ ક્રેક પોટ હુ ઇટ ધ

જેકપોટ. પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઈઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ ઇન અ લાઈફ અફોર્ડિંગ ધેમ સ્કોપ. એનો મતલબ શું થયો? કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે, એ કક્ષાએ જઈ શકે છે, ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે. ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ. બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે, ધ લેટન્ટ એનર્જીઝ ધેટ યુ હેવ, એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ. અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે, ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે. એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ. એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી, ઘણા બધા મહાનુભાવોના અનુભવો પરથી, અને આજે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી, આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અસ સિટિંગ યર, અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ, એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું, સારો બિઝનેસ કરશું, એમાં પણ દરેક રીતે સારું પરિણામ, ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ, એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ. વી ઓલ કેન બી જીનિયસ. કારણ કે કેનેડીએ જે વાત કરીએ, વાઇટલ પાવર્સ આપણા બધામાં છે, વી ઓલ હેવ દેટ લેટન્ટ એનર્જી. એને પ્રોડ્યુસ કરવી, એને વ્યક્ત થવાની એક તક આપવી, અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા, એ વિચાર આપણે હોવો જોઈએ. એટલે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. હવે આ વાક્ય યાદ રાખજો, અગત્યની વાત આ છે કે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન, એ કાયમ જન્મજાત નથી હોતા. બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ, કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર્ડ, એ થઈ શકે છે. પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એકતા આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગીવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પર્સિવરન્સ, એનર્જી, કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વધારે કામ બધાએ જ કરવું પડશે. વોક ધ એક્સ્ટ્રા માઇલ, વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર, કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ. 1978માં બોમ્બેમાં બ્રેબોન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું, અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં સમબડી ફ્રોમ ધ નોર્થ ઝોન, એણે ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે, એનું નામ કપિલ દેવ છે, ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલ દેવને. આ કપિલ દેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી કપિલ દેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે ધેર આર નો ફાસ્ટ બોલર્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર્સ છે જ નહીં.
2000 સાલમાં એટલે કે એના 22 વર્ષ પછી કપિલદેવ એમના જીવનચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દા, એની એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય, કે હું આમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલ દેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, વન્સ અપોન અ ટાઈમ હી વોઝ ધ હાઈએસ્ટ વિકેટ ટેકર. અને એની માટે એવું કહેવાય છે કે 434માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચિસ ઉપર લીધી છે. નાખી નાખીને તૂટી જાય ને ખભા, તોય બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે યાન બોથમ કે બોબ વિલિસ કે કટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચિસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલ દેવ રમ્યા હોત, તેની પણ 550 ઉપર વિકેટ્સ થઈ જાત. પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી દુલીપ ટ્રોફીની જુદી. દેટ ઇઝ પર્સિવરન્સ, દેટ ઇઝ એનર્જી. એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. સો ધ હાઇટ્સ અટેઇન્ડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અટેઇન્ડ બાય સડન ફ્લાઇટ, બટ ધે વાઇલ દેર કમ્પેનિયન્સ વર સ્લીપિંગ એટ નાઇટ વેર ટોઇલિંગ અપવર્ડ્સ. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનો નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રૂચિ થઈ જાય, આનંદ વધારે આવે. અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા. અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે, જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે, એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા. અને કદાચ જીતશે કે કેમ, જોકે રિકી પોન્ટિંગ પાછળ ને પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે 6ઠા ક્રમે બોલિંગ બેટિંગમાં આવતા હતા અને 5મા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય, અંતરથી રોક સોલિડ વ્યક્તિ. પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું, અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવી, એમ એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે દેવર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી, પણ પુરુષાર્થ કર્યો ત્યારે એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું, કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી, એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા, ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નહોતી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ, અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે, અને આ BAPS સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ BAPS સંસ્થા વન ઓફ નોટ ઓન્લી ધ બેસ્ટ નોન, વન ઓફ ધ બેસ્ટ વર્ક ડુઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ઇન્ડિયા, ઇન એશિયા. એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાવ્યા છે, એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે.
પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા અને એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બહેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે કે સ્વામી અત્યારે, સ્વામી કે અત્યારે જ, ધર્મના કામમાં ઢીલ નહીં. સી ધ પર્સિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી, કે આ કામ મારે કરવું છે. એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઊભા થઈને નીચે આવ્યા, બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો, એ વસ્તુ એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી આપણે, સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા. શાસ્ત્રી માં કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી ન જ જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પર્સિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા. ખૂબ વા છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી, રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કે ના, થોડું ચલાશે. થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કે એમ કરો સ્વામી, હું નીચે બેસી જઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ સાંજે 5 વાગે જ્યારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી, ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત, આવા એક વિદ્વાન સંત, એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સી ધ પર્સિવરન્સ. કેટલી બધી એને અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર. ત્યાં 1/2 કલાક બેઠા, ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષોએ એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે, એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકારે એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટે કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણાની ના આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી, એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ. હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે, તમામ શિક્ષકો જે એને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે 5 મિલિયન પાઉન્ડ્સ, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઇશારા કરીને એના સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે 10 મિલિયન પાઉન્ડનો ચેક લખી આપો. એટલે પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓનલી 5 મિલિયન પાઉન્ડ્સ, તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીઝ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી,
તો એ સવારે 8 ચોકુ 32 કરોડ તૈયાર હોય અને 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય તો બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને, એટ ધ રેટ, એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે, આપણા બધાની હા છે ને, અને શું કામ ના હોઈ શકે. તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી, એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી, પછી એમાંથી એમણે પ્રેરણાથી એને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમણે પ્રવચન કરેલું કે જ્યારે G8ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીઅલાઇઝ દેશો, G8 એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે, એની વિચારધારા કેવી હશે, એના જીવનમાં એણે જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાવ્યો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી, પણ એના કરતાં પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાવ્યો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે, ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પર્સિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ, ઇન્ટેન્સ વર્ક. એન્ડ ત્રીજી વસ્તુને લખી, એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવું કે ન અપનાવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવનચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200થી પણ વધારે મહાન પુરુષોના જીવનચરિત્રો વાંચ્યા છે, અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે, અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે, આ આપણે સમજો, જે પહેલો મુદ્દો સમજીએ છીએ પર્સિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે પર્સિવિયરન્સ, દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે, માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી, ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા, પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી.
એમાં ભગવચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ, આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે, આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે, તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ, આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે, આ બધી વ્યવસ્થા કેમ થશે. પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં અને હકીકતમાં નથી, પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે, બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા હોય ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ આજે થોડીક નિરાશ છે? આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજા દિવસે કેવું હોય, હાશ પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96 સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં, એકાદ મુલાકાતની માંડ હોય, સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય, પરદેશમાં ઘણી વખત નહોતો, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલાં. તો એકાદ વ્યક્તિ આવ્યો હોય ને, એને તો જાણે ઇન્ટરવ્યૂ લેતો હોય ને, એ અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં તે રીડર્સ ડાયજેસ્ટ લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તેમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ખાતા ન આવે, ચ્યુઈંગમ ચાવતા ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે, તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950થી આજે 55 વર્ષ થયા એ આ સંસ્થાના પ્રમુખ છે, ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝ એનજીઓમાં રાખી હોય એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય, એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝ્ડ, વન મેન ડિસિશન મેકિંગ થઈ છે, છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં આ ગુણો આપણને જોવા મળે છે. તો પર્સિવિયરન્સ, અને પર્સિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર,
આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે, ઘણી બધી બ્રાન્ચીસ છે સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં, એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં અને આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારા એમએસ યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ, ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે, એ લોકો વાત કરે છે કે 75% ઓફ અવર ઇન્ટેલિજન્સ, એબિલિટી એન્ડ એક્સિલન્સ કેન બી એક્વાયર્ડ, ઓનલી 25% ઇઝ હેરિડિટરી. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણને પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ દેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે, જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ આઠમાં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કારણીના બીજા વચનામૃતમાં આ વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે, તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પર્સિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા હોય એનાથી મોડો સૂવા જાય, બીજા જેટલું ભજન કરે અને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતો એના કરતા વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પર્સિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ, એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર વન. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે એટલે પરફેક્ટ જ છે, નંબર ટુ. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર થ્રી. આ ત્રણ વસ્તુ એ સેલ્ફ કોન્ફિડન્સમાં આવે. અત્યંત આત્મવિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું, મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલાં કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઈડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં એક બે મહિના પછી એડિટરે બોલાવીને કાઢી જ મૂક્યા કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી અમને, તને પગાર આપીએ છીએ અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8-1 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એના સસરાના ગેરેજમાંય બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પૈસા નહીં એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કંઈ આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મેં મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો, મારા વિચારો એ મારી ખોટ છે, બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે, એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવા એ પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં, કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરી શકતો, બાકી આવું આમ આવું મને ઘણું બધું સૂજે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો બે પગે ઊભો થાય, તમે જોજો આમ, અથવા તો બે પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે, આમ એમ બે પગે ઊભો થયો.
અને બે પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એણે કૂદકો માર્યો તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો અને એક પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે બે પગે કૂદકો માર્યો, પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોંટેલું હતું એ લીધે એણે પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. દેટ ક્રિએટેડ ધ મોસ્ટ ફેમસ કાર્ટૂન ઇન ધ વર્લ્ડ, મિકી માઉસ, અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એણે જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે, બસ ફિનિશ. એમાંથી મિકી માઉસનું સર્જન થયું, એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે હું, મારામાં ટેલેન્ટ છે જ, હું આ કાર્ય કરી શકું છું, આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે, કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, દેટ્સ અ લેટર પાર્ટ ઓફ ધ સ્ટોરી. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી એને કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સૂઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થવું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985 ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા, અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કંઈ નાની મોટી વાત હોય વ્યવહારની, સંસ્થાના બધા વ્યવસ્થાની કે પોતાના વ્યક્તિગત જીવનની પણ હોય તો સ્વામીજી સાથે વાત કરતા ચાલતા ચાલતા અને ખાનગી પણ કરતા. તો યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીને એપ્રોચ કરીને એમને વાત કરી કે સ્વામી, આપણો 85 ઉત્સવ, ગુણાતીયાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા મહિનાઓ પછી છે, સ્વયંસેવકોની અત્યારે નોંધણી પણ ચાલુ છે, પણ આપણે જે ગણતરી હતી એ ગણતરી પ્રમાણે નથી ચાલતું. સ્વામી કે કેમ? તો કે આપણે ગામો ગામ બધે સભા પણ કરી, સ્વયંસેવકોને સેવા માટે આહ્વાન પણ આપ્યું અને ખૂબ સારી રીતે બધી સભાની વ્યવસ્થા, આયોજન, ખૂબ સારા પ્રવચનો બધું જ થાય છે, પણ હજી આપણે જે ગણતરી હતી એ પ્રમાણે તબક્કાવાર હજી નોંધણી થતી નથી. સ્વામી કે તો? યજ્ઞપ્રિય સ્વામી કે તો અમને જરા મનમાં હવે એમ ખચકાટ થાય છે, થોડી બીક લાગે છે કે આટલો મોટો મહોત્સવ આપણે જાહેર તો કરી દીધો, આટલા દિવસો સુધી ચાલશે એમ, પણ આપણે જે જરૂરિયાત પ્રમાણે સ્વયંસેવકો જોઈએ એટલા સ્વયંસેવકો થશે કે કેમ? એવો મારા બધાના મનમાં થોડો આમ ઉદ્વેગ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ એમની વોકિંગ સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર નહોતો પડ્યો, એમના જે સ્ટ્રાઇડ્સ હતા, જે ફલાંગ, એટલા જ ચાલતા, એટલા જ સાહજિક. સામું જોયા વગર સાહજિક પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, કેટલા સ્વયંસેવકો જોઈએ છે? તો કે સ્વામી, બધી જ જગ્યાથી નોંધણી ઘણી બધી પૂરી થઈ ગઈ છે, હવે વિશેષ નોંધાય એવી કોઈ જગ્યાઓ, એવા કોઈ સ્થળ દેખાતા નથી, હજી 5,000 સ્વયંસેવકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેઝ્યુઅલી, સ્વામી કે કેટલા? તો કે સ્વામી, 5,000 હજી જોઈએ છે. સ્વામી કે બસ 5,000 જ? એ તો થઈ જ જાય ને, કે થઈ જશે. યજ્ઞપ્રિય સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એટલા સાહજિકતાથી, કોઈ પણ ટેન્શન વગર સ્વામીએ કહ્યું થઈ જશે. એ સમજો કે એમનું ઐશ્વર્ય શક્તિ નહીં, એમની દિવ્યતા નહીં, એ જે સાહજિકતાથી એમણે જે ઉત્તર આપ્યો છે, એ પોતે જે વર્ષોથી વિચરણ કર્યું છે, હરિભક્તોના અને ગુણભાવીઓના નાના મોટા પ્રસંગે હાજરી આપીને પ્રસંગો સાચવ્યા છે, એના જે સુખ દુઃખમાં પોતે ભાગીદાર થયા છે, લાખો પત્રો એમણે જે લખ્યા છે રાત જાગી જાગીને, પોતાના દેહની શારીરિક પરિસ્થિતિ જોયા વગર એમણે જે રાત દિવસ પધરામણીઓ કરી છે, સભાઓ કરી છે, એ પોતાના કાર્ય ઉપર અત્યંત આત્મવિશ્વાસ હતો, એમાંથી આ શબ્દો બહાર આવેલા. દિવ્યતાને ઐશ્વર્ય તો પછી, પણ પોતે જે કાર્ય કરેલું એ વિશ્વાસમાંથી આ શબ્દો હતા કે થઈ જ જાય ને, 5,000 સ્વયંસેવકો મળી જાય. કે છે કારણ કે હી ન્યૂ વોટ ઈ ડીડ. એમણે વર્ષો અને દસકાઓ સુધી જે કાર્ય કર્યું છે એ કાર્યની એમનો ખ્યાલ હતો, એમને એ કાર્યમાં એમને વિશ્વાસ હતો કે મેં આટલા બીજ વાવ્યા છે એ ઉગે જ ના, શું ઉગે, કોન્ફિડન્સ. અને આ સાહજિક વાર્તાલાપ અહીંયા જ પૂરો થઈ ગયો, થઈ જશે 5,000.
અને યજ્ઞપ્રિય સ્વામી વાત કરે છે આ પ્રસંગની અત્યારે પણ કે ખૂબ સાહજિકતાથી એ 5000 સ્વયંસેવકો નો ડાઉટ બધી જગ્યાએ ફરીખત સભાઓ કરી, ઘણા બધા ઠેકાણે ગયા, વાતો કરી, એ પ્રોસિજર ફોલો કરવો પડ્યો પણ થઈ ગયા. અને જ્યારે એકચ્યુઅલ સમય ઉજવાયો ત્યારે આપણી પાસે ઓવરસ્ટોક હતો, વધારે સ્વયંસેવકો હતા. એટલે જે જીનિયસ લોકો હોય છે એના જીવનમાં એક બહુ જ મોટો ગુણ હોય છે કે પોતાના કાર્ય ઉપર, પોતાની ગુણવત્તા ઉપર એમને અત્યંત વિશ્વાસ હોય છે કે આ જે મેં કર્યું છે એ સાચું અને સારું કર્યું જ છે અને આમાંથી શ્રેષ્ઠ પરિણામ મળે જ, ના કેમ મળે. એટલે આ બીજો ઇમ્પોર્ટન્ટ ગુણ છે, દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજો અગત્યનો ગુણ છે ઇઝ મોરાલિટી, સચ્ચાઈ માટેનો પ્રેમ. ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ થિંગ નીડેડ ઓફ અ જીનિયસ ઇઝ ધ લવ ફોર ટ્રુથ, સત્ય માટેનો પ્રેમ. પછી એ સત્ય પ્રામાણિકતાથી માંડીને ઈશ્વરની શ્રદ્ધા સુધીની વાત હોય, પણ એ સચ્ચાઈ માટે અખૂટ પ્રેમ એ દરેક જીનિયસના જીવનમાં અતિશય જોવા મળે છે. એન્ડ યુ નો કે નથિંગ ઇઝ સો સ્ટ્રોંગ એઝ જેન્ટલનેસ એન્ડ નથિંગ ઇઝ સો જેન્ટલ એઝ રિયલ સ્ટ્રેન્થ. મહાન પુરુષોના જીવનમાં હંમેશા સચ્ચાઈ પ્રત્યે અત્યંત પ્રેમ દાખવ્યો છે, એ પ્રમાણે જ પોતાનું વર્તણૂક હંમેશા રાખ્યું છે, બી ઇટ પ્રાઇવેટ ઓર પબ્લિક. પોતાના વર્તણૂકમાં એ ફેર ન પાડે, ખાનગીમાં હોય કે જાહેરમાં હોય. એ જે સત્ય પ્રત્યેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ તમને સર્વોત્તમ કક્ષા લઈ જવા માટે બહુ જ મોટું પરિબળ છે. ઇટ્સ અ ગ્રેટ ફોર્સ. તો ધ લવ ફોર મોરાલિટી ઇઝ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ ગ્રેડિયન્ટ ટુ બીકમ અ જીનિયસ. એ જીનિયસ બનવાની કળામાં ત્રીજો અગત્યનો સદગુણ છે. 1987 વર્લ્ડ કપ ક્રિકેટ રમાયેલી, તમારામાંથી કોણે જોયેલી? ઘણા બધા તો જન્મ્યા નહીં હોય, અને જન્મ્યા હશે તો 2-4 વર્ષના નાના નાના હશે. એક હોસ્ટ થયેલી ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે, બંને સાથે હોસ્ટ કરેલી, અને એમાં સેમિફાઇનલ્સમાં, ક્વાર્ટર ફાઇનલ્સમાં વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાન હતા. પાછલી બે વર્લ્ડ કપ 75 અને 79ની વેસ્ટઇન્ડિઝ જીતેલી, 83ની ઇન્ડિયા જીતેલી, 87ની વર્લ્ડ કપ હતી, અને ક્વાર્ટર ફાઇનલ્સમાં સેકન્ડ બેટિંગ પાકિસ્તાનની હતી, અને બંને ટીમ ટાર્ગેટ પ્રમાણે ચાલતી હતી. લાસ્ટ ઓવર કટની બોલ્સ નાખતા હતા, જેનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું હશે. કટની બોલ્સ લાસ્ટ ઓવર નાખતા હતા અને છેલ્લી ઓવરમાં 2 વિકેટ બાકી અને સામે 7 રન કરવાના બાકી, એટલે આમ મેચ આમ ઇક્વલી પોઇઝ્ડ હતી. અને યુ નો કોઈ પણ ટીમના છેલ્લે 1-2 ખેલાડીઓ તો સામેની ટીમના જે ટોપ બોલર્સ હોય ગમે ત્યારે ઉચકી લે, એટલે કટની બોલ્સ જેવો બોલર, અને સ્ટાર્ટેડ ઇઝ રન અપ ધ લાસ્ટ ઓવર ક્વાર્ટર ફાઇનલ્સમાં, અને સામે નોન સ્ટ્રાઇકર્સ એન્ડમાં ઇકબાલ કાસિમ હતા, પાકિસ્તાનના સ્પિનર. બંને બેટ્સમેને નક્કી કર્યું કે તારે ખાલી બેટ કનેક્ટ જ કરવાનું, આપણે દોડી જ જવાનું છે, કારણ કે 2-1 રન ઇક્વલ અપ માટે હતો, અરે 7 રન કરવાના હતા, પણ દોડવાનું જ છે, દોડવાનું શરૂ કરશું, કારણ કે આપણા 2માંથી 1 ચોગ્ગા મારવાને તો સમર્થ જ નથી, અને એમાં વોલ્સને તો નહીં જ, જેણે એના જીવનમાં 570 વિકેટ, ફર્સ્ટ ફાસ્ટ બોલર એવર અત્યાર સુધીમાં જે 500 વિકેટ ઉપર ગયો હોય, એટલે અડેટ દોડવાનું જ, 1 મળે 2 મળે જે મળે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલે કે ઇકબાલ કાસિમે જેવો વોલ્સ રનઅપ શરૂ કરી, એટલે ક્રીઝના એન્ડ ઉપર આવી ગયા, બેટ છે એકદમ ક્રીઝના એન્ડ ઉપર રાખ્યું, અને બિફોર વોલ્સની એક્શન શરૂ થઈ કાસિમે ક્રીઝ છોડી. હવે તમને ખબર છે ને આમાં શું થઈ શકે, શું થાય? હા, રનઆઉટ થઈ શકે. જો એ એક્શન શરૂ ના કરીને બોલ અડાડ દે બેલ્સને તો પેલો રનઆઉટ થઈ જાય. કટની વોલ્સ ત્યાં ઊભા રહ્યા કેડે હાથ દઈને. ઇકબાલ કાસિમ તો ઉતાવળમાં દોડીને, કારણ કે આટલું રનઅપથી આવતો એટલે ફાસ્ટ એક્શન થવાની હોય, ક્રીઝથી 4 ફલાંગ દૂર હતા, ઊભા રહ્યા, પાછા બોલાયો, કમ બેક, ક્રીઝમાં પાછો આવો, ધીસ ઇઝ નોટ ધ વે ટુ પ્લે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની આ રીત નથી, કમ બેક. કાસિમ પાછા આવ્યા, પાછો વોલ્સ રનઅપ લેવા માટે ગયો. આ દ્રશ્ય ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ જોયું, અને ઓલ ઓવર વર્લ્ડ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સમાં લાખો લોકોએ જોયું. પ્રસંગ તો કદાચ પાછળ એવો બન્યો કે વેસ્ટઇન્ડિઝ હારી ગઈ, અને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ક્રિકેટમાં વેસ્ટઇન્ડિઝ ક્વાર્ટર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ. એક હારેલી ટીમ તરીકે વેસ્ટઇન્ડિઝ પાછી આવતી હતી. એના કેપ્ટન વિવિયન રિચર્ડ્સે કટની બોલ્સને કીધું કે યુ લીડ ધ ટીમ, તું ટીમની આગળ ચાલ. અને એ કટની બોલ્સની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ જેની ખાનદાની,
એને ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકો એક ઊભા થઈને બિરદાવી. અને જ્યારે કટની વોલ્સ વર્ષો પછી રિટાયર થયા ત્યારે વર્લ્ડના બેસ્ટ કોમેન્ટેટર ઓસ્ટ્રેલિયા ચેનલ 9 ઉપર રિચી બેનો, એ રિચી બેનોએ આ પ્રસંગ યાદ કરીને એક વાક્ય બોલ્યા જે કટની વોલ્સની સમગ્ર કારકિર્દી માટે એ તાજમાં કોહિનૂર સમાન વાક્ય એ બોલ્યા. કારણ કે રિચી બેનો જેવી વ્યક્તિ બોલે એટલે આખી કક્ષા જુદી થઈ ગઈ. રિચી બેનો કટની વોલ્સ જ્યારે એની જીવનની છેલ્લી ટેસ્ટ રમીને પેવેલિયનમાં પાછા આવતા હતા, છેલ્લી ક્ષણો એની આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ઉપર, ત્યારે બોલ્યા કે ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ, કે ખાનદાન ક્રિકેટરોમાંનો આ છેલ્લો અત્યારે ગ્રાઉન્ડ છોડીને પેવેલિયનમાં પાછો આવે છે. કદાચ ક્રિકેટમાં આના જેવા ખાનદાન વ્યક્તિઓ ફરી વખત મળશે કે કેમ એ પ્રશ્ન છે. ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ કમિંગ બેક ક્રિકેટને અલવિદા આપીને. તો હજારો ને લાખો લોકોના હૃદયમાં એક એક્ટથી એ વસી ગયા. પણ એક સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભાઈ તું ભૂલ કરસ, તારે ઉતાવળ છે, તારે જીતવું છે ને મારે જીતવું છે, પણ ધેટ ડઝ નોટ મીન કે તું નિયમ તોડ, ધેટ ડઝ નોટ મીન કે જે ક્રિકેટના કેલ્ક્યુલેટેડ નિયમો છે એની બહાર તું વર્ત પાછા બોલાયો. એટલે મહાન જે જીનિયસ લોકો છે એ લોકોને હંમેશા સચ્ચાઈ માટે ખૂબ પ્રેમ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 1970 સાલમાં આફ્રિકા અને લંડનમાં બધી જ જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરીને પાછા જ્યારે ભારત આવતા હતા ત્યારે લંડનથી બોમ્બેની ફ્લાઇટમાં ભોજનનો સમય થયો એટલે સાથેના સંતો હરિભક્તો બધા ભગવાનને ઠાકોરજીને ધરાવેલો થાળ જમતા હતા. નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પણ વાત કરી, સ્વામી આપ પણ કંઈક લો. યોગીજી મહારાજ કે ના, બહુ વિનંતી કરી કે યોગીજી મહારાજ કે મારી તબિયત જરા ઢીલી છે, હું નહીં લઈ શકું. એટલે સેવક સંતો અને બીજા સંતોએ આગ્રહ કર્યો, સ્વામી થોડું લિક્વિડ લો, પણ આપની આ 78-80 વર્ષની ઉંમર છે, આટલું લાંબુ હજી આપણે જવાનું છે, અને છેલ્લે આપ જમ્યા કે લિક્વિડ લીધું અને આટલો સમય થઈ ગયો તો અત્યારે આપ થોડુંક લો તો સારું. ખૂબ વાત કરી યોગીજી મહારાજ કે ના ગુરુ, કાંઈ નહીં કાંઈ નહીં. ત્યારે નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીને મનમાં વિચાર ઝપક્યો કે ભૂખ યોગીજી મહારાજને નથી લાગી એવું નથી, તરસ પણ ન લાગી એવું ન બને, અને આજે કોઈ એવો ઉપવાસ પણ નથી, અને આજે કોઈ એવો સાહજિક રીતે ઉપવાસ પડી ગયો એવું પણ નથી, તો વાય ઇઝ હી નોટ ડ્રિંકિંગ, આ પાણી કેમ નથી લેતા, એવો વિચાર એમને આવ્યો. એટલે ખૂબ સ્પષ્ટતાથી દિલ ખોલીને વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પૂછી લીધું કે સ્વામી તમે કેમ કંઈ લેતા નથી, કંઈ નિયમ છે તમારે? ત્યારે યોગીજી મહારાજે સાહજિક હાથનું લટકું કરીને બોલ્યા કે ગુરુ 40 વર્ષ પહેલાં અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે દમણીયામાં બેસીને ગામે પધરામણીએ ગયેલા ત્યારે શાસ્ત્રીજી મહારાજ અમને કહેલું કે જોગી તમારે મુસાફરી વખતે કંઈ લેવું નહીં, તે આજે 40 વર્ષ થયા કંઈ લીધું નથી, તો હવે આ ઢળતી ઉંમરે હવે શું નિયમ તોડવો. હવે લેટ અસ એનાલાઇઝ, આ પ્રસંગને આપણે એનાલાઇઝ કરીએ કે જે નિયમ એમના ગુરુ એમને આપેલો એ નિયમની અત્યારે યોગીજી મહારાજની સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ કરી રહેલા હયાત વ્યક્તિઓને કેટલાને ખબર હતી? નોબડી, કોઈને ખબર નહોતી. બીજું, આ નિયમ કંઈ એવો અગત્યનો નથી કે તમને એકાંતિક ધર્મ સુધી પહોંચાડી દે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ વન, બહુ જ નાનો નિયમ છે, અને કદાચ દેહની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ ના રહે અત્યારે તો કોઈ એવા નિયમ બીજા સંતોને કે હરિભક્તોને છે નહીં, તેવી કોઈની અગત્યતા પણ નથી. પણ વર્ષો પહેલાં, 40 વર્ષ પહેલાં પોતાના ગુરુએ સાહજિક ટ્રાવેલિંગ દરમિયાન એક વાત કરી, એ વાત હૃદયસ્થ કરી લીધી. જો જીનિયસ લોકોમાં સચ્ચાઈ માટેનો પ્રેમ, કદાચ યોગીજી મહારાજ એક વખતે લિક્વિડ લીધું હોત અથવા જમ્યા હોત તો કોઈને આ નિયમની ખબર જ નહોતી, કોઈને એમના ગુરુએ નિયમ આપ્યો છે એવો ખ્યાલ જ નહોતો. પણ સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભલે ખાનગીમાં એક વાત થઈ અને મેં સ્વીકારી, તો પછી હું મારા જીવનકાળ દરમિયાન છેલ્લા શ્વાસ સુધી હું ખાનગીમાં હોઉં કે જાહેરમાં હોઉં, મારે એ સત્યને વળગી રહેવું. તો ધ લવ ફોર મોરાલિટી, નૈતિકતા અને સચ્ચાઈ માટેનો જે પ્રેમ અને લગાવ, એ પણ જીનિયસ લોકોના જીવનમાં અતિશય જોવા મળે છે. સાથે સાથે એમની સત્ય માટેના પ્રેમમાં એક મોટો ગુણ આ પણ છે કે દરેક માટેનો સદ્ભાવ, આ એનો પેટા વિભાગ છે, દરેક વ્યક્તિ પ્રત્યેને સદ્ભાવ હોય છે. એને કોઈ રાગદ્વેષ નથી હોતું, એના પુરુષાર્થથી, એના નસીબના લીધે, એની આવડતના લીધે એ આગળ વધ્યો છે. મારા પુરુષાર્થથી, મારી આવડતથી, મારા નસીબથી હું આગળ વધીશ,
લેટ હિમ પ્રોગ્રેસ, ઇટ્સ અ વિન વિન પ્રિન્સિપલ, એ જીતે હું જીતું. આ એક અગત્યનો ગુણ એ આ મોરાલિટીમાં સચ્ચાઈમાં આવે છે, જે જીનિયસ લોકોના જીવનમાં જોવા મળે છે. એને કોઈના પ્રત્યે એવો રાગદ્વેષ નથી હોતો, જે હંમેશા સદભાવની લાગણીમાં જ જીવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે તમને કયો વિચાર સતત રહે છે? સ્વામી કે પછી કહું, પહેલાં મને જે વિચાર કોઈ દિવસ નથી આવ્યો એ કહું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને, પેલા કરતાં આ વધારે અગત્યનું છે. સંતોએ પૂછ્યું શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો મને ક્યારેય વિચાર નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2001 સાંકરીમાં હતા, દિવ્ય સન્નિધિ પર્વ એટલે કે કાર્યકર્તાઓનું એક સંમેલન પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં હતું. અને એ વખતે એ પ્રસંગે ત્યાં અરબી સમુદ્ર ઉપરથી એક વાવાઝોડું પસાર થતું હતું અને ગુજરાતના નોર્થ કોસ્ટ ઉપરથી એટલે થોડોક સૌરાષ્ટ્રનો ભાગ જામનગર બાજુ અને પછી કચ્છ ઉપર થઈને પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફ જવાનું હતું, પણ એ નો મેન્સ લેન્ડ બેરન લેન્ડ ઉપરથી જવાનું હતું. બધા ધૂન કરતા હતા કે વાવાઝોડું આવે નહીં, નહીં તો ઘણી બધી જાનહાનિ માલહાનિ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા ત્યારે આ પ્રસંગની બધી વાતો ચાલતી હતી. આ સંદર્ભે કોઈએ સાહજિક વાત કરી કે જાય પાકિસ્તાન બાજુ, છો બધા મરે, જાય પાકિસ્તાન બાજુ કે આખું વાવાઝોડું. હજી એણે વાક્ય પૂરું કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવીન, તરત જ સ્વામી એમ સાહજિક બોલ્યા. એમના મોઢામાં કોળિયો હતો ચાવવાનું બંધ રાખીને, એમને કે કોળિયો ચાવીને ઉતારી દઉં પછી આ વાત કરું. એટલી ક્ષણ પણ એક નાનો એવો પણ રાગદ્વેષ એ સહન ન કરી શક્યા. This is a very good quality of a genius person. સ્વામી કે એવું શું કામ બોલો છો, ત્યાં પણ નિર્દોષ લોકો જ મરે ને, એની કરતાં ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે દરિયા ભેગું જાય, દરિયામાં સમાઈ જાય, જમીન ઉપર ક્યાંય આવે જ નહીં. એ વખતે એમના ચહેરા ઉપર જે સત્ય માટેનો પ્રેમ, એટલે સત્યના પેટા વિભાગમાં બધા જ ગુણો આવે, પ્રામાણિકતા, સદભાવ, એ બધા પ્રત્યેનો જે લગાવ છે એ એમના બ્લડમાં હોય છે. તો આવી સદભાવનાથી આવી મહાન વિભૂતિઓ જીવતી હોય છે. સ્વામી વિવેકાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સંપૂર્ણ વિચારધારા અને તમારી રહેણીકેણી એ બધામાંથી તમારે એક લીટીનો ઉપદેશ આપવો હોય તો સમાજ માટે તમારે શું કહેવું છે, ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સરસ બોલ્યા. એમણે વાત કરી કે 3 આર નીડેડ ટુ મેક એવરી મેન એન્ડ એવરી નેશન ગ્રેટ. કોઈ પણ વ્યક્તિને મહાન બનવું હોય, કોઈ પણ દેશને મહાન બનવું હોય તો 3 વસ્તુ જોશે. એમાં પહેલી એમણે પહેલી જ વસ્તુ મૂકી, કન્વિક્શન ઓફ ધ પાવર્સ ઓફ ગુડનેસ. સારપમાં જે તાકાત છે, સારપ વિચારવામાં અને સારપ પ્રદર્શિત કરવામાં, એમાં જે તાકાત રહેલી છે, પછી એ સંબંધો બાંધવાની તાકાત કે કોઈ પણ પ્રોફેશનલ રિઝલ્ટ લાવવાની તાકાત, એ જે તાકાત સારપમાં રહેલી છે, હવે સારપ શબ્દમાં બધા જ સદગુણો આવી ગયા, એમાં કન્વિક્શન એટલે કે પ્રતીતિ, દરેક વ્યક્તિના પ્રતીતિ હોવી જોઈએ કે સારપમાં ખૂબ તાકાત છે. બહુ જ ફાઇન વાક્ય એ બોલ્યા. પછી બીજી વાત એમણે કરી કે એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન, ઈર્ષા અને શંકાનો આપણા મનમાં વિચાર પણ ન આવવો જોઈએ. અને ત્રીજી વાત એમણે લખી, એ પણ ખૂબ અગત્યની છે, હેલ્પિંગ ઓલ હુ વોન્ટ ટુ બી ગુડ એન્ડ આર ડુઈંગ ગુડ. જે જે વ્યક્તિઓ સારું કામ કરે છે અથવા તો પોતે સારા થવાનો પ્રયત્ન કરે છે, એ બધાને આપણાથી થતી મદદ કરવી, આ 3 વસ્તુ વિવેકાનંદે લખી છે. આ એમના જીવનનો સારાંશ એમને કહ્યો. તો જીનિયસ બનવા માટે આ બહુ જ અગત્યનું છે. અને છેલ્લો મુદ્દો આપણે ટૂંકમાં જોઈએ કે ફેઇથ, ભગવાનમાં અતિશય શ્રદ્ધા. દુનિયાના મહાન પુરુષોએ, પછી એ સ્પોર્ટ્સ પર્સન હોય, સમાજસેવક હોય, સ્ટેટ્સમેન હોય, રાઇટર્સ હોય કે વૈજ્ઞાનિકો હોય, બહુધામાં આપણે 90% વધારે માર્ક્સ આપી શકીએ, એ લોકોએ ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાનના કર્તાપણા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. મહાત્મા ગાંધી ધ મેન ઓફ ધ મિલેનિયમ, BBC એમને 100 શ્રેષ્ઠ પુરુષ નહીં, 1000 શ્રેષ્ઠ પુરુષ તરીકે વર્ણવ્યા. અને ઇન્ટરનેશનલ વોટિંગ ઉપર બીજો નંબર આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આવ્યો, એમને 630, મહાત્મા ગાંધીને 1418, ડબલથી વધારે. એટલે નંબર 1 અને નંબર 2 વચ્ચે એટલો મોટો ગેપ છે. તો ધ મેન ઓફ ધ મિલેનિયમ મહાત્મા ગાંધી, જેણે જે સત્યના માર્ગે ચાલ્યા, અહિંસાના માર્ગે ચાલ્યા,
એમાંથી પ્રેરણા લઈને માર્ટિન લુથર કિંગેની લડત કરી અને જીત્યા. એમાંથી પ્રેરણા લઈને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ એની લડત કરી અને પોતે જીત્યા. આ ગાંધીની પ્રેરણાથી કે બેસતા. અત્યારના આઈએએસ તો 10 ભેગા કરો ને તો એક આઈસીએસ દેવાના હતા. આપણે એચ એમ પટેલ આઈસીએસ હતા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પાસ થયા હોય, સીધા જ અહીંયા પ્રાંતમાં ગવર્નર તરીકે બેસે. બોમ્બેથી બેઠો તો આખું મહારાષ્ટ્રને ગુજરાત કંટ્રોલ કરે, 25 વર્ષનો છોકરો. એનું જ્યારે કોન્વોકેશન ડે હોય ત્યારે એ પોતે ત્યાં પ્રવચન અને સર્ટિફિકેટ આપવા માટે જતા અને છેલ્લે પૂછતા હતા કે આમાંથી ઇન્ડિયા કોણ જવાનું છે, કારણ કે બ્રિટિશ રાજ તો બધે હતું. એટલે વાત કરે કે આમાંથી આ 10 જણા ઇન્ડિયા જવાના છે, એને જુદા બોલાવે. અને એમને ચર્ચિલ વાત કરતા કે તમે ઇન્ડિયા જાઓ છો અને તમને બહુ જ મોટો હોદ્દો મળે છે, ખૂબ મોટી સત્તા મળે છે, તમે ઘણું બધું મોટું કામ કરશો, તમારામાં વિચાર પણ ઘણા બધા અત્યારથી શરૂ થઈ ગયા છે, તમને બધું જ કરવાની છૂટ. પણ ડોન્ટ ડુ વન થિંગ, તમારે એક કામ નહીં કરવાનું. તો પેલા લોકોએ પૂછે કયું? ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. એટલે આ તો બધા તરવરિયા હોય ને, 25 વર્ષના આટલી મોટો હોદ્દો મળવાનો એટલે કે કેમ? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બે વ્યક્તિ એ પોતે એટલી બધી વિલ પાવર ધરાવે છે, એટલો બધો આત્મવિશ્વાસ ધરાવે છે, ભારતને કોઈ પણ સંજોગે આઝાદી અપાવી છે એની માટે એવા ફના થઈ ગયા છે, એવું માથું મૂકી દીધું છે. અને એને લઈને એમના વ્યક્તિત્વમાં એટલી બધી તાકાત ઉપસી આવી છે કે તમે જો એની સાથે વાર્તાલાપમાં બેસશો તો 10 જ મિનિટના વાર્તાલાપ પછી તમારા મોઢા ઉપર કોરું કાગળિયું ફેંકશે ને તો તમે સહી કરી નાખશો. સ્ક્રિપ્ટ તો એ પછી લખશે, સ્ક્રિપ્ટ પછી લખશે. એટલી પાવરફુલ પર્સનાલિટીઝ આ બે છે. આ ચર્ચિલ આઈસીએસ ઓફિસર્સને કહેતા, અને આઈન્સ્ટાઈન પોતે એમને લખ્યું છે કે મારા જીવનમાં મેં ઘણા કામ કર્યા પણ શું શું રહી ગયું. અફસોસ સાથે લખ્યું છે કે આટલો મને અફસોસ છે કે મારાથી ન થઈ શક્યું. એમાં એક લખ્યું છે કે મારા સમકાલીન ધ ગ્રેટ ગાંધીને હું વ્યક્તિગત મળી ના શક્યો એ મને અફસોસ છે, એ મને લખ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય છે, એણે પોતે આ લખ્યું છે. એટલું બધું એમને મહાત્મા માટે પ્રેમ હતો. આ મહાત્મા ગાંધી એમણે એમના જીવનચરિત્રમાં લખ્યું છે, સાંભળજો બરોબર. The secret of my success and the peace that I enjoy is due to my singular faith in God. કે આ બધી જ મેં સિદ્ધિઓ મેળવી, એટલે કે બે વાર બ્રિટિશર્સને કાઢી મૂક્યા, એકવાર સાઉથ આફ્રિકાથી, એકવાર ઇન્ડિયામાંથી. આટલી મોટી સિદ્ધિ મેં મેળવી, આખું ભારત એક કર્યું અને ડેમોક્રેસી, લોકશાહી સ્થાપી દીધી, એ બધી જ સિદ્ધિઓ પાછળનું જે મારું રહસ્ય છે. અને આટલું બધું કાર્ય, આટલો બધો વ્યવહાર કર્યા પછી, હજારો લોકોને વ્યક્તિગત મળ્યા પછી, મને જે અંતરે શાંતિનો અનુભવ થાય છે, ચેનનો અનુભવ થાય છે, એનું શું કારણ છે? એટલે કે સિદ્ધિનું રહસ્યનું કારણ શું છે અને આ શાંતિનું કારણ શું છે? તો એમણે વાત કરી, ઇટ ઇઝ માય સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. પછી લખે છે કે વિધાઉટ પ્રેયર્સ આઈ વુડ હેવ ગોન મેડ લોંગ બિફોર. ભગવાનને જો પ્રાર્થના ન કરતો હોત તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત. તો ધ મેન ઓફ ધ મિલેનિયમ, હજાર વર્ષના શ્રેષ્ઠ આદમી તરીકે પૃથ્વી ઉપર જેને બિરદાવવામાં આવે છે. અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમની માટે કહેતા કે જનરેશન્સ ટુ કમ વુડ સ્કેર્સલી બિલીવ દેટ અ મેન લાઈક ગાંધી એવર ઇન ફ્લેશ એન્ડ બ્લડ વોક્ડ અપોન ધીસ અર્થ. આવતી પેઢીઓ પૃથ્વી ઉપર માની નહીં શકે કે ગાંધી જેવી એક વ્યક્તિ હાડ અને માંસમાં પૃથ્વી ઉપર વિચરી ગઈ, આવું કામ કરી ગઈ આ વ્યક્તિ, એ માની નહીં શકે. પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, ધ ફોર્થ વન, દેટ ઇઝ ફેઇથ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા એ બધા જ મહાન પુરુષોનું જીવન છે. પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતે પણ માનતા, એમણે પોતે પણ એમને લખ્યું છે કે આઈ કેનોટ બિલીવ દેટ ગોડ પ્લેસ ડાઇસ વિથ ધ કોસ્મોસ. કે ભગવાન, આપણે પેલી ડાઇસ રમીએ ને, શું કહેવાય એને, પાસા, કે આમ પાસા ફેંકે, છ આવે, ત્રણેય આવે, બે આવે, એક આવે, એમ ભગવાન પાસા રમે છે ને, બધું તંત્ર ગોઠવે જેવું નથી. ઇટ ઇઝ પ્રોપરલી કેલ્ક્યુલેટેડ. અત્યારે સ્ટીફન હોકિંગ્સનું નામ તમે સાંભળ્યું હશે, પૃથ્વી પરનો સેકન્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન કહેવાય છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન પછી. હી ઇઝ અ થિયોરેટિકલ સાયન્ટિસ્ટ, લેબોરેટરીમાં કોઈ દિવસ ગયા જ નથી, વ્હીલચેર ઉપર બેસે છે. કેમ? પેરેલિટિક છે, સંપૂર્ણ પેરેલિટિક છે, પોતે જાતે જમી પણ નથી શકતા. પણ એનું જે મગજ દોડે છે,
ઇમેજિનેશન જે કલ્પનાઓ એ કરે છે એ કલ્પનાઓ બધી સાચી ઠરે છે. મોટા મોટી કલ્પના તો આ બ્લેક હોલ્સ વિશે કરી

આઈ થિંક દેર આર ક્લિયરલી સમ રિલિજિયસ ઇમ્પ્લિકેશન્સ, કે આપણા જેવું એક સરસ સુરચિત આખું આ બ્રહ્માંડ દુનિયા ધડાકો થયો, બધું ગોઠવાઈ ગયું એવું હું માનવા તૈયાર નથી. હું માનું છું, કેવા શબ્દો વાપર્યા છે, દેર આર ક્લિયરલી સમ રિલિજિયસ ઇમ્પ્લિકેશન્સ, આની પાછળ કોઈક ધાર્મિક પરિબળો કામ કરતા હોય એવું હું દ્રઢ માનું છું. આ સ્ટીફન હોકિંગ્સે લખ્યું છે. જીનિયસ લોકો જે એમના જીવનમાં ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે, બધાએ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખી છે. આપણે સમજીએ છીએ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, જીનિયસ બનવાની કળા, એમાં ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ અતૂટ શ્રદ્ધા. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે આટલું મોટું કાર્ય કરી શક્યા છે, એમના જીવનમાં 500થી પણ વધારે મંદિરો બાંધ્યા, 700થી પણ વધારે વેલ એજ્યુકેટેડ યંગ સંતોને દીક્ષા આપી, એમના જીવનકાળ દરમિયાન 6 લાખથી વધારે એમણે પત્રો લખ્યા, 2.5 લાખથી વધારે ઘર દુકાન કે ઓફિસોમાં એમણે પધરામણી કરી, દુનિયાના 55થી વધારે દેશોમાં 18,000 ગામડાઓ પોતે ફર્યા, 1,000 એમણે જાહેર સભાઓ સંબોધી, 1.5 મિલિયન એટલે 15 લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના જીવનના, પછી એ સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, વ્યવહારિક હોય કે વ્યક્તિગત હોય, એ પ્રશ્નો સાંભળીને એમાં માર્ગદર્શન આપ્યું, આશ્વાસન આપ્યું, આશીર્વાદ આપ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું દેશ પરદેશમાં 40થી વધારે કી ટુ ધ સિટીઝ અને સાઇટેશન્સથી સન્માન થયું છે, બ્રિટિશ પાર્લામેન્ટ અને કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું બહુમાન થયું છે, ગુજરાતની તો કદાચ એક પણ શહેરની પણ એક પણ તાલુકા પ્લેસ બાકી નહીં હોય જ્યાં એમને બહુ મોટું સન્માન સરકારશ્રીએ ના કર્યું હોય. અને અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પૃથ્વીનો પટ શરૂ થયો અને ત્યારથી જે મહામાનવો તૈયાર થયા પૃથ્વી ઉપર, જેની ઇતિહાસે નોંધ લીધી છે, એવી વ્યક્તિઓથી માંડીને આજ સુધીની એવી હયાત વ્યક્તિઓનું જ્યારે બાયોડેટા કમ્પેર કર્યો, એનો સીવી તૈયાર કર્યો, અને એમ નક્કી કર્યું કે ધ ટોપ 20 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ એવર, દુનિયાની 20 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, એનું લિસ્ટ જ્યારે બનાવ્યું, પહેલાં 100નું બનાવ્યું, પછી 50નું બનાવ્યું, પછી એમાંથી 20 ઉપર આવ્યા. આ બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને 200 જણાનું લિસ્ટ બનાવો 3-4 રાત જાગીને, પછી કોઈ કેમ કે ના આવે તો 50ને જ આમંત્રણ આપવાનું છે, તો એ 200માંથી 50 કરવા કેવા અઘરા પડે. એવું આ થયું, પણ તે ડીડ ઇટ. અને આ ટોપ 20માં 2 જ ઇન્ડિયન્સ છે, ઓનલી 2 ઇન્ડિયન્સ સ્ટેન્ડ ઇન ધ લિસ્ટ ઓફ ટોપ 20. વન ઇઝ મહાત્મા ગાંધી અને સેકન્ડ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આ 2 જ વ્યક્તિઓ છે. અને આ 20 વ્યક્તિઓમાંથી 12 જેટલી વ્યક્તિઓ તો અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી, જેમ કે મહાત્મા ગાંધી, જેમ કે માર્ટિન લુથર કિંગ, આ બધી વ્યક્તિઓ હયાત નથી. હયાત તો 8 જ છે, એમાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આપણને વિચાર એ આવે કે બરોડાની બાજુમાં એક ચાણસદ ગામે તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ થયા, લોકોને ખબર પડે એક ચાણસદ જેવું કોઈક અસ્તિત્વ છે, બાકી કોણ ઓળખે ચાણસદને, એવા તો 1,000,000 ગામડાઓ ભારતમાં છે. એ તો પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન છે એટલે ચાણસદ થઈ ગયું મોટું, બાકી કોણ ઓળખે એને, એન્ડ ઇટ ઇઝ અ ફેક્ટ. તો ચાણસદ ગામમાં જન્મેલો એક સામાન્ય કુટુંબમાં એક છોકરો, સામાન્ય ખેતીકામમાં પરોવાયેલું એ કુટુંબ, અતિ સામાન્ય અભ્યાસ, 5 ધોરણ, નથી એમને અંગ્રેજી બોલતા આવડતું, નથી એક રાષ્ટ્રભાષા હિન્દી સરખી બોલતા, નથી ગુજરાતી પણ શુદ્ધ બોલતા, એ પણ આપણે કહી શકીએ, એ પણ એમનો કાનમ પ્રદેશનું બોલે છે, આના બદલે ન બોલે છે અને ઉપર એક રેપ ચડાવે છે. સામાન્ય પહેરવેશ છે એમનો, પોપ જોન પોલને મળે ત્યારે પણ આ જ કપડામાં મળ્યા હતા, એટલે કે એમની બોલી સામાન્ય, એમનો દેખાવ અતિ સામાન્ય, એમનામાં કોઈ બી વિશેષ આકર્ષણ જમાવી શકે એવી કોઈ આવડત નહીં, કોઈ સંગીતની આવડત નહીં, કોઈ પ્રવચનની કળા નહીં, પોતાના પ્રવચનમાં કે કથામાં કોઈ એવા શાસ્ત્રોના કોઈ વિશેષ સંદર્ભો નહીં, કે અત્યારે આધુનિક જગતના કોઈ એવા સંદર્ભો નહીં, છતાં પણ આટલી ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ સમાજ ઉપર એ પાડી શકે છે પોતાની વાણીથી, વિચારથી અને વર્તનથી, એનું શું કારણ છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. હી સીમ્સ ટુ બી ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ. અમારા ડૉક્ટર સ્વામી આવી રીતે સમજાવે છે કે મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ લાગે છે દેખાવ, છતાં ઇઝ ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી. એકવાર પ્રમુખ સાહેબ મારા જે મળે એ વ્યક્તિને એમના પ્રત્યે સદભાવ જાગે છે, એકવાર જે એમની સાથે વાર્તાલાપ કરે એ વ્યક્તિને એમના પ્રત્યે પ્રેમ જાગે છે,
એક

કોઈ પણ વ્યક્તિ એક જ વાર પણ એમની સાથે કોઈ કાર્યમાં નજીક આવી ગયા તો એમને સન્માર્ગે ચાલવાની, ભગવાનની ભક્તિ કરવાના માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જળમૂળમાંથી નાસ્તિક હોય આસ્તિક થઈ જાય છે. તેનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ ચાર ગુણ જે આપણે વર્ણવ્યા એ ચારે ચાર ગુણ એમના બ્લડમાં છે. ઇટ ઇઝ ધ બોટમ ઓફ હિઝ હાર્ટ એન્ડ એવરી ડ્રોપ ઓફ હિઝ બ્લડ એમના જીવનમાં ઇમ્બાઇબ થયેલા છે, એટલે આટલી સાહજિક છાપ પડે છે. ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી એ તો એને ભગવાનને ધારેલા છે, દેટ ઇઝ ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ એમના જીવન અને કાર્યનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે તટસ્થ ભાવે જો વિચારીએ તો આ ચાર ગુણો, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, એ આર્ટ એમણે સહજ રીતે માસ્ટરી મેળવેલી છે. એમના સાહજિક બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં આ પ્રદર્શિત થાય છે. એમાં જે છેલ્લે વાત કરી એ તો એમના બ્લડમાં એ માને છે, જીવમાં માને છે કે ભગવાન જ સર્વ કરતા હતા છે, ભગવાન થકી જ બધું થાય છે. હવે આ તો 33% જ થયું, હજી એનાથી આગળ એ માને છે કે ભગવાન જે કરતા હશે એ સાચું અને સારું કરતા હશે. એનાથી આગળની વાત થઈ અને હજી એનાથી આગળની વાત ભગવાનના કરતાપણા વિશે કરે છે કે જે વાત કદાચ આપણને ન ગમે અથવા આપણને એમ થાય કે મને ખોટ આવી, એવી કોઈક ક્રિયા કે કાર્ય આપણા જીવનમાં ઉદ્ભવે એ પણ ભગવાન આપણા સારા માટે કરે છે. એ તો અલ્ટિમેટ બિલીવ કહેવાય, એ તો જબરદસ્ત મોટી માન્યતા થાય. આટલું બોલીને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ગોંડલમાં સાહજિક બોલેલા કે જો ભગવાનને આવી રીતે આપણે કરતા કરતા જાણીએ તો કોઈ દિવસ આપણને હતાશા, નિરાશા, ઉદ્વેગ ને કંટાળો આવે જ નહીં. દેટ ઇઝ અ જીનિયસ. સીધી વાત છે, ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ ઇક્વેશન. જેને જીવનમાં કોઈ દિવસ હતાશા, નિરાશા, ઉદ્વેગ કે કંટાળાનો અનુભવ જ ના થાય એના જીવનનો ઉત્સાહ કેવો, એનું પર્સિવરન્સ કેવું નંબર વન, એનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો નંબર ટુ, એને પોતાની મોરાલિટી એટલે સચ્ચાઈ કેવી નંબર થ્રી, અને એના જીવનમાં ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા કેવી નંબર ફોર. આ ચારે ચાર ગુણ એ જીનિયસ બનવા માટે ખૂબ અગત્યના છે. એટલે ધ લાસ્ટ થિંગ, છેલ્લી વાત, તમારામાં બેઠેલામાંથી કેટલા લોકો એના જીવનમાં આવી સર્વોત્તમ કક્ષા પ્રાપ્ત કરવી છે? હુ વોન્ટ ટુ બીકમ અ જીનિયસ? પ્લીઝ રેઝ યોર ફિંગર્સ. જો આપણા બધાની ઈચ્છા છે ને. નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. ઈચ્છા તો હોવી જ જોઈએ અને આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ ફોર દેટ, તમને અભિનંદન આપવા ઘટે. ઈચ્છા તો હોવી જ જોઈએ, સારામાં સારો અભ્યાસ કરો, અમે સાધુ થયા તો સારામાં સારા સંત બનીએ, ઈચ્છા તો આપણે હોવી જ જોઈએ, એ વિચાર તો હોવો જ જોઈએ દરેકને. પણ એની માટેની પહેલી વાત કે પર્સિવિયરન્સ, પુરુષાર્થ, જબરદસ્ત એનર્જી મૂકવાની કેટલાની તૈયારી છે એ આંગળી ઊંચી કરો. ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ નંબર ટુ. સેકન્ડ પોઈન્ટ, આત્મવિશ્વાસ પૂર્ણ રીતે કેળવીને એ પ્રમાણે જ મારે જીવનમાં વિચારધારા રાખવી છે અને હું જે પણ કાર્ય અને ક્રિયા કરું અથવા જે પણ કંઈ વિચારું મારે પૂર્ણ આત્મવિશ્વાસ હવેથી રાખવો જ છે એવું કેટલા વિચારે છે? કોંગ્રેચ્યુલેશન્સ નંબર થ્રી. છેલ્લી વાત આપણે કરીએ એ પહેલાં મોરાલિટી, સચ્ચાઈ પ્રત્યેનો પ્રેમ, આ સૌથી અઘરું પડશે. હા, આ સૌથી અઘરું પડશે, પણ એમાં પણ કેટલાનો વિચાર છે આંગળી ઊંચી કરો. દેટ ઇઝ વેરી ગુડ, અને કોંગ્રેચ્યુલેશન્સ અ મિલિયન ટાઈમ્સ. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. અમે એમ નથી કહેતા કે તમે અમારી જેમ સાધુ થઈ જાઓ, અમે એમ નથી કહેતા કે અમારી જેમ ત્રણ ટાઈમ આરતી કે પાંચ ટાઈમ આરતી ભરો અને દિવસમાં પાંચ ટાઈમ કથા કરો, પણ બિલીવ કે ગોડ એક્ઝિસ્ટ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે એવું માનો. બીજું, બિલીવ કે હી ઇઝ ધ ડુઅર, એ કરતા હરતા છે એવું માનો. અને ત્રીજું, જે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ શીખવાડ્યું કે જે કરતા હશે એ મારા સારા માટે જ કરતા હશે. હી ઇઝ અવર ફાધર. માતા પિતા કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છે નહીં, કદાચ ભૂલો તો માફ કરીને આપણું સારું થાય એમ ઈચ્છે છે, તો આ તો પરમ પિતા છે, એ કેમ આપણું એવું ન ઈચ્છે એવું માનો. સી ગોડ એઝ સમબડી હુ લવ્સ યુ, ડોન્ટ ફિયર ગોડ. ભગવાનથી બીવાની જરૂર નથી, ભગવાનને એવા સ્વરૂપમાં આપણે જોવાના છે કે એ મને કોક એવી વ્યક્તિ છે, સર્વશક્તિમાન વ્યક્તિ જે મને ખૂબ પ્રેમ કરે છે. આ મધર ટેરેસા એક વખત વાત કરેલી, કેટલી સરસ વિચાર આપ્યો છે એમણે કે ભગવાનને તમે એવી રીતે જોવો કે એવો એક પરમ શક્તિમાન વ્યક્તિ છે જે મને ખૂબ પ્રેમ કરે છે, હી લવ્સ મી. હવે એવી રીતે તમે ભગવાનને જોવો એ સ્વરૂપમાં તમને કેટલો આનંદ આવે, એવો આ બેઠા છે ને તો મને ખૂબ પ્રેમ કરે છે, હી લવ્સ મી, ટ્રેમેન્ડસ લવ, એમને મારા પ્રત્યે ખૂબ લાગણી છે,
હું એમના માટે થોડુંક એમનામાં શ્રદ્ધા રાખીને કરું તો એ તો બહુ મોટું ફળ મને આપવા બેઠા છે. ઇઝ રેડી ટુ ગીવ બિફોર માય પ્રોજેક્ટ પ્લાન ઇઝ સબમિટેડ. હું પ્રોજેક્ટ ફાઇલ મૂકું એ પહેલાં તો એ ફળ લઈને બેઠા છે એવું વિચારું ભગવાન વિશે. દેટ ઇઝ ફેઇથ. એવો જે વિશ્વાસ કેળવા છે ને તે જીનિયસ બનવામાં બહુ જ મોટી વાત છે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણને, ભગવાન રામ કૃષ્ણ સર્વ અવતારોને, મહાન સંતોને આપણે પ્રાર્થના કરીએ, અને સાથે સાથે આ લોકમાં પણ જુદા જુદા ક્ષેત્રોમાં જે મહાન વ્યક્તિઓ મહાન સિદ્ધિઓ મેળવી ગઈ એ બધાને પણ આપણે સદભાવપૂર્વક નમસ્કાર કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે આપણે પણ આપણા જીવનમાં જીનિયસ બની શકીએ, સારામાં સારું કાર્ય અને શ્રેષ્ઠ પરિણામ, સાહજિક પુરુષ પ્રયત્નથી શ્રેષ્ઠતા તરફ જઈ શકીએ એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જીવનમાં સાચા અર્થમાં આપણે કઈ રીતે જીનિયસ બની શકીએ એ અંગેનું ખૂબ જ અદ્ભુત માર્ગદર્શન આપ્યું, તે બદલ આપણે સૌ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને ખૂબ ખૂબ આભાર માન્યો. ખાસ અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય રાજેશ્વર સ્વામી પણ અહીં આપણા સ્ટડી સર્કલમાં પધાર્યા, તે બદલ આપણે સૌ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો. અને આપ સૌ વિદ્યાર્થીઓ પણ ખાસ આમંત્રણને માન આપી અહીં પધાર્યા એ બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અન્ય કેટલીક અગત્યની જાહેરાત આપણે જોઈ લઈએ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વિજય દિન છે હાઈટ માટે. કેટલી માથાકોટ, કેટલી બધા ઇન્વોલ્વ થયેલા. શુભેચ્છા એ બધા બહારના માણસો કેટલા ઇન્વોલ્વ થયા હતા. અને પછી માન કુસ્તી કરતા કરતા હવે વિજય થયો. અને ગઈકાલે આવ્યા હતા ને, મેળ તો સખત ના પડી ગઈ. અને ત્યાં સ્ટેજ ઉપર આવ્યા આથી એટલે હાઈટ ના લડવૈયા ની જય. બોટાદમાં શ્રીહરી કે મહાત્મ વિના ગુણદોષ આવે છે, અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. એટલે આપણે મહિમા જેવો છે એવો નથી, એટલે એને લીધે વિઘ્ન રહેલા છે. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ વિઘ્ન રહે. જેમ ઓલા ઉપરથી બધું સારું હોય શરીર, પણ અંદર કેન્સર કે એવું કંઈ હોય દેખાય નહીં. એટલે આવી રીતે મહિમા જે પ્રકારનું મહિમા આપણને છે એમાં યથાર્થ મહિમા નથી. એટલે અંદર કેન્સર કે જે એટલે સુખ ના આવે. એટલે એ મહારાજ એ વાત કરે છે. મહાત્મા વિના ગુણદોષ આવે છે, અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. છાના અંદર સુખ ના આવે જેવું છે એવું. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. સત્સંગ સમજવો હોય ને મહિમાની સાઈડ ઉપર જવું પડે. અમહિમા અભાવ ગુણ એ સાવ સમજાય નહીં સત્સંગનો મહિમા. સત્સંગ મહિમા સમજવો હોય ગુણની ડાયરેક્શન લેવી, ગુણ ગ્રહણ બધું, તો મહિમા સમજાય. મહિમા એ ગુણ કરતા આગળ છે. મહિમાની વસ્તુ જેમ આ લોકમાં પૈસો, એના વિના બધું અટકે. અમે સુરત ને ભરૂચ વચ્ચે એક ફેક્ટરી હતી મોટી, અને અમે પધરામણી ગયા. મોટા ટ્રકો આવે ને જાય ને એટલે ધામધૂમ ચાલતી હતી બધી. પછી એ હરિભક્તને મળ્યા. હરિભક્ત ને ગુણભાઈ હતા. તો મને કહે કે 3 મહિને 3 લાખની ખોટ આવે છે. હવે બાળક હોય એ ના પાડે કે બંધ કરો. તો તમે ચલાવો છો કેમ? તો કે 30 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે, 15 કરોડ આ ચલાવતા ચલાવતા પાછા આવશે, એટલે અને જો આ બંધ કરીએ ફેક્ટરી તો આ કાટ માલમાં 50 લાખમાં બધું પૂરું થાય, એટલે 29 કરોડની ખોટ માથે રહે. એટલે ટૂંકમાં પૈસાને લીધે બધું અટકે, વ્યવહાર ધંધો જેટલો પૈસા નાખે ઇન્વેસ્ટ કરે એટલે બધું આવે. એટલે આ સત્સંગમાં પણ મહિમા, એમાં એક સંતે કયું બનાવી હતી, મહિમા વિના નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ, ભલે એ બહુ કરોડોપતિ હોય બધું હોય પણ એકવાર પૈસા ગયા નાણા વિના નાથિયો, નાથિયો થઈ જાય, કરોડોપતિ હવે નાથિયો થઈ જાય, મહિમાથી નાથાલાલ. એટલે મહિમા વિનાનો મૂર્ખો, મહિમાથી માલમાલ. સત્સંગમાં પણ એવું જ છે, મહિમા હે આ બધા આપણે જે છોરો ઉડે છે એનું કારણ છે મહિમા છે. મહિમા હરિભક્તો અરસ પરસ પ્રેમ હેદ ભાવ અને સંબંધવાળાનો મહિમા અને સ્વામીનો મહિમા, મારા સ્વામીનો મહિમા તો અલ્ટિમેટ છે જ, પણ મહિમા ઉતરો ઉતરો બધાને હોવો જોઈએ. નાણું કેશ રોકડો, મહિમા જેટલો મહિમા હોય એટલો તમારે કેશ રોકડું હોય તો કામ થાય. મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે છે મહિમા, પણ યથાર્થ મહિમા જે સત્સંગ ખરેખર સમજવો હોય હજુ આપણે સમજ્યા નથી. ભલે ગમે એટલું બધું કરીએ પણ સત્સંગ સમજાવ્યું જ નથી. સત્સંગ સમજાય તો કામ ક્રોધ લોભ ઊંધા પડીને ભાગે, ઊભા જ ના રહે. મહિમાના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. પૈસો આવે 1 કરોડ 2 કરોડ 10 કરોડ તો વધતો જાય ને, એટલે મહિમા હોય એ સત્સંગમાં વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે. પૈસા વિનાના બધું વૃથા છે. પૈસો હોય તો કામ થાય, ઇન્વેસ્ટ થાય, પછી મોટું થાય, પછી મોટું ઇન્વેસ્ટ, પણ શરૂઆતમાં પૈસો હોય એનાથી પછી આગળ વધે. મહિમાથી, મહિમા વિનાના સાધન, મહિમા વિનાના સાધન વૃથા છે. એટલે આ સત્સંગમાં હવે એની આગળ અભાવ ગુણ લઈએ ને આ કરીએ ને કેટલું નેગેટિવિટી આવો તમે ઉતારી દે ખાડામાં. એટલે એ બાજુ તો પગલાં ભરવા જ નહીં. અભાવ ગુણ બાજુ સ્ટ્રિક્ટલી ના. અમે મેક્સિકો જતા હતા કારમાં, પછી એક બોર્ડ આવ્યું કે ડુ નોટ એન્ટર, ડુ નોટ એન્ટરનો બોર્ડ આવ્યો. તો પેલા અમારા જે ડ્રાઈવર છે લબ લબ લબ સાંઈ કે એ બોર્ડ તો લખે સાંઈ કે આપણે જવા દો. પછી આગળ ગયા ને ડુ નોટ એન્ટર, પછી રોંગ વે, એટલે પહેલાં રોંગ વે આવ્યો, પછી ડુ નોટ એન્ટર, પછી ત્રીજો બોર્ડ આવ્યો કે પ્લીઝ ગો બેક, નહીં ગો બેક ખકડાય. તો ઓલો ચડ્યો, ત્રણ ત્રણ બોર્ડ માર્યા છે પાછા ઉપર. ના કે સ્વામી જોઈ લઈએ, જોતા પછી ઓલા જે આપણે હાઈવે હોય, હાઈવે ત્યાં એકદમ કટ આવ્યું હતું. હવે ગમે એટલી ગાડી હોય ને તો ઊંધી પડે, અને આ ટ્રાફિક જોરદાર ચાલતું હતું. એક્સિડન્ટ કેટલું બધું બહુ થાય. પછી આઈને જોઈને કે સાહેબ પાછા જવું પડશે. પહેલાં જ કહ્યું હતું માને નહીં. તો આપણે 200 ગાડીને ઓવરટેક કરવાની હતી, તો બીજા 200 એડ થયા, 400 ગાડીને ઓવરટેક કરી. હવે ડાપન કર્યું તો આવું થયું. જે મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા ના હોય અને ગમે એટલા સાધન કરે, મેરુ સમાન સાધન કરે, અને મહિમાયુક્ત થોડુંક જ જરાક જ હોય તો મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા રોકડું, રોકડું માલ કેશ એકદમ. તો જે હવે ઓલી દેવું હોય આપણે કરોડો રૂપિયા, કાંઈ ના થાય. કોઈ આપે નહીં, ધીરે નહીં, બેંકે લોન ના આપે, કાંઈ ના થાય. અને થોડુંક હોય હોય કામ ચાલે આગળ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. ગરુડ મોટો પક્ષી છે, એક ફાટમાં દરિયા પૂરી નાખે. એટલે હવે કરોડો મચ્છર તો શું હિસાબ, કરોડ તો એક ડોલમાં આવી જાય. એટલે મહારાજ કહે છે કે કરોડો મચ્છર ગરુડ તુલ્ય થાય નહીં. એટલે ક્યાં મહિમા અને ક્યાં બધી કચરો. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્તને પરસ્પર હેત ના હોય. હવે વાત આવે છે આપે, એટલે બધું તો થિયોરી આવી બધી, હવે પ્રેક્ટિકલ આવ્યું બધું. હરિભક્તને પરસ્પર હેત ના હોય, પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે, અપાર સાધન કાઉન્ટલેસ અપાર સાધન કરે તો પણ ફળ મળતું નથી, ઝીરો. તેને વધે જ નહીં આગળ, એક ડેડ લાઈન ઉપર ઊભો રહે, ફાંફા મારે પણ જડી ચડી ના શકે. મહિમા તે એકદમ ફટ ફટ ફટ ચડી જાય. હરિભક્તને પરસ્પર હેત ના હોય, જો આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ભગવાનને સંતનો મહિમા તો છે જ, એની ના નથી, પણ અહીંયા રહી જાય છે. અહીંયા હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. સાધન અપાર કરે, ઊંધા છતાં પાણી પર ચાલે, આ બધા સાધન અપાર કરે, ફળ મળતું નથી. ફળ મળવું જોઈએ ને, એ કાંઈ ના મળે. તે મહિમા વિનાના સાધન જાણવા, બીજા અંગ નિરોગી હોય, બધું આપણા કિડની લીવર બ્રેન બધું હાર્ટ બધું જ બરાબર હોય, બધું જ બરાબર હોય, બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ હોય તો કોઈ સહાય કરી શકે નહીં. અહીંયા એક મિનિટ અમદાવાદ પતી ગયો, મતલબ પાસી માયા જશે, બધું શરીર પુષ્ટ રુષ્ટ હોય બધું, પણ પતી ગયો બે મિનિટ. એટલે મહારાજ કહે છે કે બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાણવા. એટલે મહિમા વેરી ઇમ્પોર્ટન્ટ આ સત્સંગમાં. મહિમા જો મારે કહે મહિમા વિના સત્સંગ સમજાય જ નહીં. મહિમા રસ છે અને સાધન કૂચા છે. તે શેરડીનો રસ ખાધો છે, સિંહ રસ પીધો છે, પછી શું વધે? રસ કાઢી લીધો પછી શું વધે? કૂચા. મજા આવે કૂચા? કૂચા બારી નાખવાને ફેંકી દેવાના, એ જ હોય, એ કામમાં ના આવે. અને અમારે કોઠારી સ્વામી છે ને, એ ચાવે શેરડી ચાવે ને, એક માખ ના બેસે. પીલી નાખે પેલા મશીનમાં એવું ના થાય. તેમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. આ સત્સંગમાં મહિમા ના હોય બધું યુઝલેસ, મિનિંગલેસ. તે બધા ગમે કરો, મહિમા છે. મહિમા કેશ રોકડ એકદમ. ચિંતામણીનો મહિમા બાળકને નથી, તેથી બોર ને ચિંતામણી કરતા અધિક માને છે. ઓસ્ટ્રેલિયામાં હતા સિડની, એક બાળક આવ્યો દોડતો દોડતો કે મને સ્વામી મને આશીર્વાદ આપો. મારા હાથમાં ચોકલેટ હતી, મેં કહ્યું આશીર્વાદ જોયા છે કે ચોકલેટ? ચોકલેટ ધડાક દઈને ખેંચીને ભાગી ગઈ. તે જો ચિંતામણી હોય અને એનો મહિમા નથી. એટલે મહારાજ કે બાળક હોય ચિંતામણી, મહિમા બાળકને નથી. એ તો ચોકલેટ એ બધું એમાં જ મજા પડે. ચિંતામણીનો બાપ હોય તો બાજુ મૂકી દે. ચિંતાણી મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતાણી કરતા અધિક માને છે. મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો. એટલે આ તો બધું થઈ ગયું. મહિમા સત્સંગ મહિમા છે. જો આપણે કહીએ ને મહિમાની વાતો કરો, બીજી વાતો ને મહિમાની વાત, એમાં જે મજા આવે મહિમાના, એટલે બીજાના ગુણો કહેવાના હોય, આ હોય, એમાં જે શાંતિ હોય ને બીજામાં નથી. તમે દોષ દેખાડા જાઓ, આ બધા છે, તમે સ્ટેજ ઉપર આવો ને આપણે કહીએ કોઈના એક અવગણની વાત કરો, શું થાય? મારામારી જ થાય. સ્ટેજ ઉપર ઉતર્યો એટલી જ વાર. અને મહિમા તો ગમે એટલા છૂટથી ગાઓ. તમે તમે અનુભવ ના હોય તોય મહિમા બીજા થકી સાંભળ્યો હોય તોય ગાઓ તો આનંદ આવે. એ મહિમાની છોરો ઉડાડવાની આ સત્સંગમાં. બીજું કંઈ કરવાનું નથી. આખા ગામમાં શ્રીહરી કે, એટલે આખા આખા નામનું ગામ છે, હોલ વિલેજ નહીં. મધુર વદન સ્વામી છે ને, એ આખા ગામના, આખા ગામમાં શ્રી હરિ કે ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય, અલ્પ ગુણ જેવો તેઓ એના ગુણ પડ્યો હોય, ગુરુ અને સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય, નેગ્લિજિબલ ખ્યાલ ના હોય, પણ એ કાઢીને અને એનું ગુણગાન ગાય, ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કે આપણે ઊંધું કોન્વેક્સ લેન્સ વાપરીએ, મોટી વસ્તુ તળબૂચ હોય તો દ્રાક્ષ દેખાય, પણ આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ વાપરવો છે, દ્રાક્ષ હોય તો તળબૂચ દેખાય એવું જ હોય. એટલે મહારાજે એ વાત કહી, ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કે તો શુદ્ધ મનવારો છે. આપણે જે રીતે શુદ્ધ મનવારો કહીએ એ નહીં, મહારાજ કે હરિભક્તોના ગુણગાન અલ્પ ગુણ હોય મેરુ સમાન કે, એટલે યુક્તિ લાવીને પણ એને મેરુ સમાન કે, એટલે અંદર હોય તો થાય. તો મહારાજે કહ્યું કે એ શુદ્ધ મનવારો છે, આપણે કે કામ ક્રોધ નિર્વિકાર એ શુદ્ધ મનવારો નહીં, મહારાજે આને કહ્યા શુદ્ધ મનવારો, એનાથી પર, કામ ક્રોધથી પર, કે જો આવો હોય અલ્પ ગુણને મેરુ સમાન કે એ શુદ્ધ મનવારો છે, પ્યોરેસ્ટ, ઓલા બધા પ્યોર કે પ્યોરેસ્ટ માઇન્ડ. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. મહિમા એટલે મહિમા એમને આવતો નથી, અંતરમાં હોય ને તો જ સહેજે નીકળે, નહીં તો બધાને દોષ દ્રષ્ટિ જ હોય. એમ સવારે પ્રાર્થના કરી એમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત થઈ, બધેથી ગુણનું ગ્રહણ થાય એ પ્રાર્થના કરી, અને મહારાજે તો નવ ગુણની વાત કરી.

0: જો મહારાજે અવગુણ માટે પ્રાર્થના કરવાની કહી છે. અવગુણ લેવાય લેવાય છે, જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી અવગુણ આવવાનો જ. આત્મક ભાવમાં રાચે તો પ્રશ્ન નહીં. પણ એના માટે મહારાજે કહ્યું, શું કરવું? હવે અવગુણ તો આયા જ કરે છે, તો કરવું શું? મહારાજે કહ્યું, રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી. રાત દિવસ એટલે 24 કલાક. એટલે જ્યારે કોન્શિયસમાં આવે ત્યાં પ્રાર્થના કરતા રહે. આપણે કંઈક નવરા પડીએ, 1 મિનિટ નહીં નવરા પડે, તરત આ પ્રાર્થના કરી લેવી. રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ જીવનો ક્યારે કોઈ રીતે દ્રોહ ના થાય. એક તો આપણે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ રીતે કોઈ જીવનો, એટલે હ્યુમન બિંગ્સ નહીં, જીવનો, કીડી મકોડી બધા, કોઈ જીવનો ક્યારે દ્રોહ ના થાય. મન કરો વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય. મન કરો છે લગારેક લગારેક સ્લાઇટ, એકદમ બહુ મોટું નહીં, એકદમ થઈ જાય. મન કરો વચનથી અજાણે અજાણે નોટ ઇન્ટેન્શનલી અનઇન્ટેન્શનલી થઈ જાય એવું બધું થઈ. મન કર વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, માફ કરજો, દયા કરી દ્રોહથી ઉગારજો, એમ સંભાળે તેની રક્ષા ભગવાન કરે. એટલે નેગેટિવ સાઈડ તો બરાબર, પણ અભાવ ગુણ તો અતિ નેગેટિવ, એમાં માય જોઈએ જ નહીં. અને બધા શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સાહેબ મહારાજ સુધી બધા જ એની હેવીલી ના પાડશે. જો પ્રમુખ સાહેબ તો કહ્યું કે 100 ટનનો રોલર ફેરવી દીધો, 100 ટનનો રોલર આપણા ઉપર ફરે, 100 ટન આપણે ચક દીજીએ, ફ્લેટ સેન્ડવિચ થઈ જઈએ, એટલો બધો એમાં. એમ કે ભગવાન આ દંડ નથી આ કે તમે અભાવ લીધો એટલે એને માટે દંડ, નો દંડ નથી. આ સાધના માર્ગમાં અતિ વિઘ્નકારક છે, એટલે મારે ના પડે. મારા દંડ તો દેતા જ નથી કોઈને. એ તો સ્વભાવ જેવા કહેવાય. પણ આ પરિણામ કે આપણે આ કર્યું, એક્શન ઇક્વલ ટુ રિએક્શન, એટલે દંડનો પ્રશ્ન જ નથી આ દંડ. પણ આપણે એને ગણી લેવું જોઈએ દંડ, પછી તો નિવારણ થાય, નહીં તો ના થાય. એટલે પણ આ વાત બહુ સત્સંગમાં પ્રચાર, મારા પોતાની વાત કરીએ, મન કર વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, માફ કરજો, દયા કરીને દ્રોહથી ઉગારજો. દયા કરીને દ્રોહથી ઉગારજો, ઉગારજો ઉગારજો શબ્દ વાપર્યો છે. સેવ મી એમાં દ્રષ્ટિ પણ ના જોવી જોઈએ. સેવ મી એમ ઉગારજો, એમ સંભાળ તેની રક્ષા ભગવાન કરે. એટલે આટલા આપણા માટે તો આ જ છે. અભાવ તો અવગુણ આયા જ કરે છે, દેહભાવ તો બી આયા જ કરે. પણ આના માટે એન્ટીડોટ પ્રાર્થના કરી અને જલ્દી ફેંસલો કરો. લાંબુની કાલે કરશું, કાલે માફી માગશું, તો ત્યાં જ્યાં સાંભળે ત્યાં તરત જ ઉકેલ લઈ દો. સેદાન સાહેબ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ વહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો આપણે બે દિવસથી સમજીએ છીએ અને એમાં જેવા શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે એ બધી વાતો આપણે બે દિવસથી સમજતા હતા. આવા તો જ્યારે જ્યારે અનેક એવા આધ્યાત્મિક ગુણો પર આપણે દ્રષ્ટિ ફેરવીએ છીએ ત્યારે એ બધે જ ઠેકાણે આપણને શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અનહદ સામ્યતા જણાય છે. કારણ કે એ જ શ્રીજી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે અને જેવું કાર્ય શ્રીજી મહારાજથી થતું એવું જ કાર્ય આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે. જેવો લીલો પલ્લવ સત્સંગ મહારાજના વખતમાં હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. કારણ કે અનંત ગુણો જે શ્રીજી મહારાજમાં હતા એવા જ દિવ્ય અને કલ્યાણકારી ગુણો એ આજે આપણે આપણા પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોઈએ છીએ. ત્યારે એ જ મહારાજ સાક્ષાત પ્રગટ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે છે. તો મહારાજે જેવું કાર્ય કરી બતાવ્યું, જેવી લોકચાહના અને સમર્પણ એમને પ્રાપ્ત થયેલી, એવું જ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી બતાવ્યું છે અને એવી જ લોકચાહના અને એટલું જ લોક સમર્પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ મળી છે. એનું કારણ એ જ કે શ્રીજી મહારાજ એમનામાં સાક્ષાત રહ્યા છે. શ્રીજી મહારાજના વખતમાં ઇંગ્લેન્ડના જે બહુ જ મોટા ઇતિહાસકાર હેનરી જ્યોર્જ બ્રિગ્સ એ પોતે ભારતવર્ષમાં બધી જ જગ્યાએ ફર્યા અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ બધે ફર્યા અને સિટીઝ ઓફ સૌરાષ્ટ્ર એ પુસ્તક એમણે લખ્યું છે અને એમાં એમણે શ્રીજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. એમણે પોતે લખ્યું છે કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ, કે સહજાનંદ સ્વામી છે એમને પ્રત્યે એમના શિષ્યોનો જે પ્રેમ હતો એ માની ન શકાય એ હદ સુધી એ શિષ્ય એમને પ્રેમ કરતા, કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ કમ્પ્રાઇઝિંગ મેન ઓફ સ્ટેટસ ઓફ વેલ્થ, દેર આર ઓલ્સો મેન હુ આર પુઅર, મેની ઓફ ધેમ ઇગ્નોરન્ટ, મેની ઓફ ધેમ રૂડ, યેટ દે લવ્ડ સહજાનંદ. એ ગમે તે પ્રકૃતિના હતા, ગમે તે ઊંચ નીચ ભેદભાવના લોકો હતા સમાજમાં, ગરીબ કે તવંગર હતા, બુદ્ધિશાળી કે અબુધ હતા, પણ બધા એ સહજાનંદ સ્વામીને અપાર પ્રેમ કરતા. અને પછી એમને લખ્યું, વન રીઝન બિહાઇન્ડ ધેટ કુડ બી દેટ હી બ્રોટ અબાઉટ અ ગ્રેટ અવેકનિંગ ઇન ધી પાથ ઓફ મોરાલિટી રિલિજિયોસિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન ધી સોસાયટી, કે એક કારણ એ પણ હતું કે આ સહજાનંદ સ્વામીએ એ સમાજમાં એ નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના માર્ગે ઘણો બધો એ લોકોને પ્રદાન કરેલું અને ઘણો બધો વિકાસ લોકોના અંતરમાં કરેલો. એટલે મહારાજનું આ કાર્ય તે વખતના આવા બુદ્ધિશાળી હોશિયાર અંગ્રેજ અમલદારો પણ જાણતા અને બિરદાવતા, અને મહારાજની જે લોકચાહના હતી, લોકો તરફથી જે સમર્પણ હતું એ પણ લોકો જોઈ શકતા. 1991 ની સાલમાં જ્યારે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયો અને તે વખતે 34 દિવસના મહોત્સવમાં ભારતનું દર્શન આટલું ભવ્યતાથી પ્રથમ વખત પશ્ચિમ જગતને થયેલું. બહુ જ સુંદર બધા ફોક ડાન્સીસ, આર્ટ્સ, ક્રાફ્ટ્સ, ડિઝાઇન્સ, સેમિનાર્સ, કોન્ફરન્સીસ, એક્ઝિબિશન્સ, બધું બહુ જ સુંદર થયેલું. અને પશ્ચિમના લોકોને પહેલી વખત કદાચ આવી અદ્ભુત એક ઝાંખી થયેલી કે ભારત વર્ષ આવું એક સાંસ્કૃતિક કુબેર છે, આટલું સમૃદ્ધ છે એ પહેલી વખત કદાચ પરિચય થયો હશે. અને એ મહોત્સવમાં સ્વયંસેવક તરીકે નાના મોટા ભાઈ ભાઈ બધા ખૂબ શ્રદ્ધાથી જોડાયેલા. કોઈ અઠવાડિયાની સેવાથી લઈને 6 મહિના અને વર્ષ ને 2 વર્ષની સેવા પણ કરેલી. તો તે વખતે ઉત્સવમાં રોજ ઘણા બધા એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ આવતા અને ઘણા બધા ભારતીયો જે ત્યાં અમેરિકામાં રહીને ઘણી બધી પ્રગતિ અનેક ક્ષેત્રોમાં કરી હોય એ તમામનું પણ સન્માન આપણે કરતા. ઘણા બધા ત્યાંના અમેરિકન્સ પણ આવતા, એમાંના એક ટેક્સાસ સ્ટેટના સ્ટેટ એટોર્ની જેક લેડ એ પોતે ત્યાં ઉત્સવમાં આવેલા. ત્યાં સ્થાનિક આપણા હરિભક્તો સાથે એમને ખૂબ સારો પરિચય, એમના પરિચયના લીધે આપણા ઉત્સવમાં આવેલા. ઉત્સવમાં બધે જ ઠેકાણે ફર્યા અને સ્વયંસેવકોને મળ્યા. એ બધાની સમર્પણ ભાવનાથી પોતે ખૂબ રાજી થયા. ઘણા બધા સ્વયંસેવકોને એમને પૂછ્યું પણ ખરું કે તમે શું કરો છો, એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ, બિઝનેસ બેકગ્રાઉન્ડ, બધું ઘણું બધું પૂછ્યું. અને એથી તો પોતે વધારે પ્રભાવિત થયા કે આવા દરજ્જાના લોકો નિસ્વાર્થ ભાવે નાનામાં નાની સેવામાં આ ઉત્સવમાં જોડાયા છે. પોતે અત્યંત રાજી થઈ ગયા. અને મુખ્ય મંચ ઉપરથી જ્યારે એમણે પ્રવચન કર્યું ત્યારે એમણે વાત કરી કે યુ આર ઇન ધ ફેસ્ટિવલ, આઈ બીન ઇન્ફોર્મ્ડ દેટ દેર આર 2600 વોલન્ટિયર્સ યર, કે મને અહીંયા જાણકારી થઈ કે 2600 જેટલા સ્વયંસેવકો અહીંયા ઉત્સવમાં આ બધું સંભાળ રાખે છે. અને પછી એમણે વાત કરી કે મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ દેર જોબ્સ, દેર બિઝનેસીસ, દેર હોમ્સ, દેર ફેમિલીઝ ટુ સર્વ યર ઇન ધ CFI. કે આટલું બધું લોકોએ કર્યું છે. અને પછી એ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ માટે કે એની બડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ ઇઝ નોટ ઓનલી અ વાઇઝ પર્સન, ઇઝ નોટ ઓનલી અ ક્રિએટિવ પર્સન, બટ અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. કે જે વ્યક્તિ આટલું બધું સારું નેતૃત્વ પૂરું પાડી શકે, આટલી બધી લોકચાહના અને સમર્પણ પ્રાપ્ત કરી શકે એ કોઈ સામાન્ય બુદ્ધિશાળી અથવા તો ક્રિએટિવ વ્યક્તિ નથી, પણ જે વ્યક્તિને એક ભગવાનનો દિવ્ય સંચાર હોય કે તમે પૃથ્વીના અનેક લોકોને આ તરફ લઈ જાઓ, એ દિશા અને ગતિ બંનેને જે દિવ્યતાથી પ્રાપ્ત થઈ હોય એ જ વ્યક્તિ આટલા મોટા સમુદાયને આ ચોક્કસ દિશામાં લઈ જઈ શકે. તો આવી રીતે સ્વામીશ્રીના કાર્યથી પણ ઘણા બધા આવા બુદ્ધિશાળી પ્રભાવિત થયેલા છે. આ વિષય તો ઘણો બધો લાંબો અને પહોળો છે, પણ આપણે એટલું સમજી શકીએ કે આવી રીતે જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય સમાજમાં દેખાય છે. અને એ સેવાની ભાવના લોકોના અંતરમાં ક્યારે પ્રગટ થઈ, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા લોકોએ નિહાળી છે. ખાલી નિહાળી નહીં, એ લોકોએ અનુભવી છે. અને એ અનુભવના આધારે એમના પ્રત્યે જે અપાર લાગણી અને પ્રેમ લોકોના અંતરમાં જાગે છે એ એમની જબરજસ્ત મોટી સિદ્ધિ છે. તો જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય દેખાય છે. એનું કારણ આપણે પહેલાં સમજેલા કે એમનામાં અપાર ગુણો રહેલા છે, અ સી ફૂલ ઓફ વર્ચ્યુઝ, એ દરિયો સમુંદર ભરીને એમનામાં એ ગુણો બધા રહેલા છે. એટલે એ વ્યક્તિત્વની અદ્વિતીયતા એ આપણને સ્પષ્ટ આંખે ઉડીને વળગે છે. જો શ્રીજી મહારાજમાં અનંત અપાર ગુણો, એમ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ અનંત અપાર ગુણો છે. શ્રીજી મહારાજ જેવા નમ્ર અને વિવેકી હતા એટલા જ નમ્ર અને વિવેકી આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા. તે વખતે જ્યારે ભુજમાંથી 18-20 દિવસનો સમયો બધો પૂરો કરીને મહારાજ ત્યાંથી વિદાય લેતા હતા અને માણકી ઘોડી ઉપર અસવાર હતા, ભુજના બધા હરિભક્તો મહારાજને વિદાય આપવા માટે સાથે ચાલતા હતા કે ગામના પાદર સુધી મહારાજને વિદાય આપી આવીએ. અને તે વખતે એ ભુજના દિવાન ફતેહ મહંમદ એ પણ ઘોડા ઉપર બેસીને સવારે નગરચર્યા માટે નીકળેલા. ફતેહ મહંમદે દૂરથી જોયું, એમને ખ્યાલ તો આવી ગયો કારણ કે એમને સમાચાર પણ હતા કે ભુજ નગરીમાં સ્વામિનારાયણ આવ્યા છે. પોતે મુસ્લિમ અને કોઈ વિશેષ સંપર્ક આપણા હરિભક્તોનો હશે નહીં એટલે દર્શન માટે તો નહીં આવેલા, પણ એમને ખબર હતી કે સ્વામિનારાયણ અત્યારે આપણી નગરીમાં છે. અને એમને જોયા, સામાન્ય એમના વિશે વર્ણન અને વાત એમણે સાંભળેલી, આટલો મોટો સમુદાય જોયો એટલે ખ્યાલ તો આવી ગયો કે આ સ્વામિનારાયણ છે. પણ એ આમ જોઈ જ રહ્યા કે સ્વામિનારાયણ ઘોડા ઉપર સવાર છે, સાથે ઘણા બધા બીજા અસવારો છે, ઘણા સંતો છે અને ઘણો બધો મોટો સમુદાય એક તસે એમની એક નજરે એમની સામું આમ જોઈ રહ્યા છે. જેમ ચાતક હોય એ આમ જોઈ રહે એવી રીતે આમ જોઈ રહેલા. ત્યારે એ ફતેહ મહંમદને એમ થયું કે આ ગજબનું લોકાર્ષણ એ એમને પ્રાપ્ત કરેલું છે. અને ત્યારે એ સમુદાયમાં એક આપણા હરિભક્ત ગોવિંદભાઈ હતા, એમને બોલાવીને ફતેહ મહંમદે કહ્યું, કારણ કે પાડોશમાં નજીક રહેતા હતા એટલે પરિચય હતો, કે આ સ્વામિનારાયણ છે. તો કે હા, તો કે એમના ચહેરા ઉપર કેટલું બધું ખુદાઈ નૂર છે. પહેલી વાત એમણે આ વાત કરી. અને બીજું કીધું કે સ્વામિનારાયણ ખુદા સાચા. ત્યારે ગોવિંદભાઈએ પૂછ્યું કેમ, તો કે આટલા બધા લોકો એમની સામે એક નજરે જોઈ રહ્યા છે, આટલા બધા લોકો એમને વિદાય આપવા માટે આવ્યા છે અને આટલા બધા લોકો એમને હાર પહેરાવ્યો અને ચાંદલા કર્યા, એમની આખી છાતી ભરાઈ ગઈ છે હારથી, એમનું આખું કપાળ લાલ થઈ ગયું છે કંકુથી, છતાં એમના ચહેરા ઉપર એમની આંખોમાં જે નમ્રતા છે, જે વિવેક છે, એ ખુદાઈ નૂર ખુદા સિવાય સંભવે નહીં, માટે તારા સ્વામિનારાયણ તો ખુદા છે. એવું ફતેહ મહંમદને મહારાજના પ્રથમ દર્શને મહારાજની નમ્રતા અને વિવેક ખૂબ જ સ્પર્શી ગયેલા. અને પછી કહ્યું કે આટલા સન્માનમાં આટલા નમ્ર રહી શકે, આટલા વિવેકી રહી શકે, એ તો ખુદા કે ખુદા તાલા સિવાય સંભવે નહીં. એ ફતેહ મહંમદને સ્પર્શી ગયેલું. 1992 સાલમાં જ્યારે આપણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, ત્યારે આપણા ઉત્સવ દરમિયાન ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો રોજ પધારતા. એમાં ગૌરાંગ ચટ્ટોપાધ્યાય, બહુ મોટા એન્થ્રોપોલોજિસ્ટ, એ પણ આવેલા. બેંગ્લોરથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ એ પ્લેનમાં આવેલા, અને અમદાવાદથી પછી આપણે ઉત્સવમાં પધારેલા. અને લગભગ દુનિયાના 40 દેશોના જુદી જુદી યુનિવર્સિટીમાં પોતે વિઝિટિંગ પ્રોફેસર તરીકે અનેક વખત જઈ આવેલા. દર અઠવાડિયે લગભગ પરદેશ જઈને પોતે પ્રવચનો આપતા. અને આ વિષયમાં છેલ્લા 25-28 વર્ષથી પોતે એક ઓથોરિટી કહેવાય, આમ સાઉથ ઇસ્ટ એશિયામાં એક ઓથોરિટી કહેવાય એવી આ વ્યક્તિ. હવે એમણે ઉત્સવમાં બધા આપણા નગરમાં દર્શન કર્યા, બાળનગરી જોઈ, પછી પ્રદર્શન બધું જોયું. સ્વામીશ્રી સાથે પણ લગભગ 10-15 મિનિટ બેઠા. એમને ખૂબ ભાવ થઈ ગયો, ખૂબ લાગણી થઈ ગઈ. અને પછી એ ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી મહંત સ્વામીએ સ્વામીશ્રી વતી અને સંસ્થા વતી એમનું સન્માન કર્યું, હાર પહેરાવ્યો, શાલ ઓઢાડી, અને પછી એમને પ્રવચન શરૂ કર્યું. અને પ્રવચનમાં એ બોલ્યા કે મારી એક બહુ જ વર્ષો જૂની માન્યતા આજે તૂટી છે. અમારો વિષય અમને શીખવાડે છે અને મેં લોકોને વર્ષો સુધી શીખવાડ્યું છે, લગભગ છેલ્લા 2.5-3 દાયકાથી, કે તમારે જીવનમાં કંઈક કરવું હોય, કંઈક કરી બતાવવું હોય, તો તમારે બે જગ્યાએ જરા માથું મારવું પડે. તમને જો જગ્યા ન મળે તો કોઈ બે વ્યક્તિને આમ ખસેડીને પણ તમારે જગ્યા કરવી પડે. જો તમે તમારું માથું ઉચકતા ન શીખો તો આ લોકમાં તો બધી રીત રિવાજ એવી છે અને એવા લોકો તમારા આજુબાજુના સર્કમફરન્સમાં છે કે તમને ટપલી માંડીને બેસાડી દે. તમારી ગમે તેટલી આવડત હોય, ગમે તેવા હોશિયાર હોય, ગમે તેવા બુદ્ધિશાળી ને શક્તિશાળી હો, પણ તમે જો ઇન્ટેલિજન્ટલી કામ ન કરો અને તમે જરા આઈનેસ એટલે કે હું પણ જરા દેખાડી અને તમે ફ્રન્ટમાં સામેથી ન આવો, તો લોકો કોઈ દિવસ તમને આગળ કરશે નહીં અને આગળ આવીને કાર્ય કરવા દેશે નહીં. આ અમારી માન્યતા છે અને આ જ અમે શીખવાડીએ છીએ. એટલે થોડા માણસે હંમેશા ફ્રન્ટ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અમે શીખવાડીએ છીએ. પણ આજે હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, મારા જીવનમાં આવી વ્યક્તિ, આવું વ્યક્તિત્વ મેં પહેલી વાર જોયું કે જે જીવનમાં સામાન્ય ભણેલા હોય, સામાન્ય ભાષાકીય આવડત હોય એની પાસે, બીજી કોઈ વિશેષ શક્તિનું દર્શન પ્રથમ વખત મુલાકાત દરમિયાન ન થતું હોય, આવી સામાન્ય દેખાતી વ્યક્તિ આટલા મોટા એક સંપ્રદાયના વડા તરીકે બેસી શકે, એ મેં મારા જીવનમાં પહેલી વખત અનુભવ્યું કે હાથ જોડીને નતમસ્તક રહીને પણ આ કક્ષાએ પહોંચી શકાય છે. એ મારા 2.5-3 દાયકા એટલે કે 25-30 વર્ષની મારી માન્યતા આજે પ્રમુખ સ્વામીને જોઈને તૂટી ગઈ. આઈ મસ્ટ ટીચ સમથિંગ એલ્સ ઇન માય સબ્જેક્ટ એઝ વેલ, કે મારે કંઈક બીજું પણ ભણાવવું જોશે, કે આ પણ એક રીત છે કે એકદમ હાથ જોડી નતમસ્તક રહી આટલા નમ્ર અને વિવેકી થઈને પણ આ ઉચ્ચ કક્ષાએ કાર્ય થઈ શકે છે, એવું પહેલી વખત મારે માનવું પડ્યું છે. એટલે મહારાજને જોઈને, ફતેહ મહંમદને જેવો ભાવ થયેલો, એવો પ્રમુખ સ્વામી મહારાજને જોઈને ગૌરાંગ ચટ્ટોપાધ્યાયને પણ ભાવ થયેલો. અને આપણે જાણીએ છીએ કે સ્વામી એમના જીવનકાળ દરમિયાન આવી રીતે જ બધું કાર્ય કર્યું છે. 1989-90 સાલમાં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ સંસ્થાના પ્રમુખ પદે 40 વર્ષ પૂરા થતા હતા, તે વખતે આપણા સ્વામિનારાયણ પ્રકાશમાં એક ફોટોગ્રાફ છપાયેલો, વર્ષો જૂનો ફોટોગ્રાફ, જેમાં શાસ્ત્રીજી મહારાજ પારાયણના આસન ઉપર વિરાજમાન છે. બાજુમાં ખૂબ નાનકડા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, જેમણે 5 દિવસની પારાયણ 7 દિવસની કરેલી, એ બેઠા છે. અને આમ એ ફોટોગ્રાફ આપણે જોઈએ છીએ કે સ્વામી બાજુમાં હાથ જોડીને બેઠા છે. અમૃતનારાયણ સ્વામીની ઓફિસમાં છે એ ફોટોગ્રાફ, આમ હાથ જોડીને બેઠા છે. એટલે એ ફોટોગ્રાફ સ્વામિનારાયણ પ્રકાશમાં ટાઇટલ પેજ ઉપર છપાયેલો, અને એમાં નીચે લખેલું કે જે જે વાંચક વર્ગ છે એ લોકોને કંઈ પણ કડી સૂજી આવે તો એ કડી એમણે ત્યાં અમદાવાદ સ્વામિનારાયણ પ્રકાશમાં મોકલવી. ઇટ વોઝ અ ક્વિઝ કોન્ટેસ્ટ, એટલે કે આવતા સ્વામિનારાયણ પ્રકાશમાં આપણે 1, 2, 3 નંબર આપીને છાપશું. તે વખતે અમારી સાથે ત્યાં છાત્રાલયમાં એક મુકેશ થાનકી એક યુવક હતો, એ ભણતો હતો. એટલે બપોરે અમે લગભગ 11:30 કોલેજ જતા હતા. તે વખતે આમ રીડિંગ રૂમમાં ખાલી, એટલે ન્યૂઝ રૂમમાં એ મેં જોતા હતા આમ થોડુંક ટાઇટલ ન્યૂઝપેપર, એમાં આ પ્રકાશ નજરે ચડ્યું. એટલે અમે લોકોએ થાનકીને કહ્યું કે જો થાનકી તું આમાં કંઈક લખ, કારણ કે બહુ સારો શાયર અને બધી ગઝલ પણ ઘણી બધી સારી બનાવે. એટલે તું લખ. ના ના, મને ટાઈમ નથી, મારે કોલેજ જવું છે અને મારે અત્યારે મોડું થાય છે. ને પછી બધા હાથ પકડે કે ના ના, કંઈક લખ, કંઈક લખ. હવે તમે કવિને એમ કહો બંદૂક દેખાડીને કે કંઈક પ્રોડ્યુસ કર, તો બિચારો એમ થોડે પ્રોડ્યુસ કરે, એને થોડું મૂડ જોઈએ. પણ છતાં બધાએ બહુ આગ્રહ રાખ્યો, કારણ કે ડેટ બહુ જતી હતી, બીજે દિવસે છેલ્લી તારીખ હતી. અમે કીધું કે અમે મોકલી આપશો, તું લખ. અને ઉતાવળ એક પેજનું નોટ ફાઇન આમ 4 લીટી લખી નાખી, અમે પોસ્ટ સરખી લખીને પોસ્ટ કરીને અમદાવાદ મોકલી. અને નેક્સ્ટ ઇશ્યુમાં એ ટાઇટલ પેજ ઉપર આવી ગયું. બહુ ક્રિએટિવ હતો ટાઇટલ પેજ, પણ એણે આ વાક્ય લખેલું જે સ્વામીશ્રીનું પૂરું જીવન એ આ 4 વાક્યમાં સમાઈ જાય છે, એ કડીમાં સમાઈ જાય છે. એ થાનકીએ લખ્યું હતું સ્વામીશ્રી માટે આ દ્રશ્ય જોતા કે બચપનથી કશું જ કર્યું નથી મેં, એ સ્વામી કહે છે, બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે, જગત કર જોડે જેમને આજ તો નારાયણે કર જોડ્યા છે. બહુ ફાઇન એને કડી લખેલી અને ઈશ્વર સાંઈને બહુ ગમેલી, ટાઇટલ પેજ ઉપર મૂકેલી કે બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે, જગત કર જોડે જેમને, કર એટલે હાથ, જગત કર જોડે જેમને આજ તો નારાયણે કર જોડ્યા છે. એટલે આ સ્વામીશ્રીનું એક વ્યક્તિત્વ છે. પણ જેવા મહારાજ નમ્ર અને વિવેકી હતા, એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ નમ્ર અને વિવેકી એ આપણને દેખાય છે. ગજબની સરળતા શ્રીજી મહારાજની હતી, એવી જ સરળતા આ નમ્રતા અને વિવેકની સાથે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણને દેખાય છે. જ્યારે ગઢડા મંદિરનું કામ ચાલતું, મહારાજ રોજ નિરીક્ષણ કરવા માટે પધારતા. એક વખત બપોરનો સમય હશે અને મહારાજ નિરીક્ષણ કરવા ગયા, કામેથી તો બધા મજૂરો અને કારીગરો બધા ઉતરી ગયેલા અને બધા જમવા માટે ગયેલા. એટલે મહારાજે સમય પૂછ્યો, એટલે મહારાજને કહ્યું, મહારાજ અત્યારે તો સમય લગભગ 12:30 છે. એટલે મહારાજ કોઈ કારીગરો તો હતા નહીં, પણ એમને એમ ફરીને પાછા આવ્યા. અને પછી પાછા ત્યાં લાડુબાના ઓરડા પાસેથી પસાર થતા હતા, ત્યાં જ ત્યાં પેલા કોન્ટ્રાક્ટર હશે આવીને શ્રીજી મહારાજને વાત કરી કે અમારે ખાટલી જોઈએ છે, પેલું ગુગળ છે ગાળવા માટે, એક નાની ખાટલી હોય તો બહુ સારું. એટલે મહારાજ આમ જોયું અને બરાબર લાડુબાના ઓરડા પાસેથી મહારાજ પસાર થતા હતા. અને મહારાજ આમ બાણું ખુલ્યું, એટલે મહારાજ ક્યાં ખાટલી પડી, લઈ જાઓ જાઓ, તમારે કામ લાગશે. એટલે પેલો જે કારીગર છે અંદર જઈને ખાટલી લેવા ગયો, ત્યાં લાડુબાના જે સેવક બાય હતા એણે જોયું, એણે પૂછ્યું કે ભાઈ આ ખાટલી તમે ક્યાં લઈ જાઓ છો. એટલે કે આ તો અમારે પેલું ગુગળ ગાળવું છે એટલા માટે લઈ જઈએ છીએ. તો કે કોને પૂછીને લો છો? તેમણે કીધું કે અમને, મેં તો આ મહારાજ સ્વામિનારાયણને પૂછ્યું, શ્રીજી મહારાજને પૂછ્યું ને એમણે મને કહ્યું છે. તો કે ખોટું ના બોલીશ. તો કે આ જાય. અને પેલા એ બહાર આવીને જોયું એમને બાય સેવકે, તો મહારાજ તો જતા હતા, પણ એને કહ્યું કે તને એને લેવાનું કહ્યું? તો કે હા, એને લેવાનું કહ્યું. ના કે લાડુબા આવે એને તું પૂછ અને હા પાડે તો આપું. એટલે કે મેં કીધું, એમને મને કહ્યું છે. આ રગઝક ચાલતી હતી એ દરમિયાન મહારાજ ઉભા રહી ગયા. મહારાજે સાંભળ્યું કે પાછળ કંઈક રગઝક ચાલે છે, પાછળ જોયું તો હજી પેલો ઓરડામથી ખાટલી લઈને બહાર નહોતો નીકળ્યો. એટલે મહારાજ ત્યાં ચાલ્યા. ત્યાં તો બંને વચ્ચે જરા ઝઘડો ચાલતો હતો, પેલો જે કડીયો હતો એ અને લાડુબાની સેવક બાઈ હતી એના વચ્ચે ખેંચતા ચાલતી. અને મહારાજ પોતે ગયા, મહારાજ કે એને આપી દો. એટલે પેલી લાડુબાની બાઈ સેવક કે એમ ના આપું, કે છે લાડુબા કે તો જ આપું, એમના ઓરડાની વાત છે. મહારાજ કે પણ હું કહું છું તમને આપી દો, કે તમે કોઈ ના ચાલે, મને લાડુબા કે તો જ હું આપું. તો મહારાજે કીધું કે સારું, હું લાડુબાને વાત કરી દઈશ. કેમ કીધું એમ, કહીને મહારાજ પોતે નીચે વળ્યા અને મહારાજે પોતે ખાટલીનો પાયો પકડીને આમ સેટ ઢસડી. તો સામેથી લાડુબાના સેવકે ખાટલી પકડીને મહારાજના હાથમાંથી ખેંચી લીધી કે ના આપું તમને. કે મહારાજ કે પણ હું વાત કરી દઈશ લાડુબાને. તો કે કંઈ જ નહીં, કે એ લાડુબા આવે ને પછી એમને પૂછું ને હા પાડે તો જ. અને મહારાજ કે હસ ભાઈ પેલા કે ભાઈ રહેવા દે, હવે પછી આપણે વાત. મહારાજ તો ત્યાંથી નીકળ્યા લાડુબા જ્યારે ઓરડામાં આવ્યા ત્યારે એની સેવકે વાત કરી કે આવું થયું, લાડુ એકદમ ગરમ થઈ જાય અને સેવકને કે તું નીકળ જ, સીધા ફાયર, તું નીકળી જ જા દરબારમાંથી. તે કોને ના પાડી ખબર છે? અને એના કરતાં તે કોના હાથમાંથી ખાટલી ખેંચી દીધી તને ખબર છે? અને એને કાઢી મૂકી ઝઘડો કરીને તો પેલી રડી કે મેં એમાં ખોટું શું કર્યું છે, અને એને રડવાનો અવાજ મહારાજને અક્ષર રોડીમાં આવ્યો. તો મહારાજ ઊભા થઈને બહાર આવ્યા પાછા બપોરિયામાં,

અને એ મમત્વ હોય તો મંદિરની બધી વસ્તુ સચવાય. માટે આવા માણસ તો દરબારગઢમાં જોઈએ, માટેને તમે રાખો. મહારાજનો કેટલો તો પોઝિટિવ એટીટ્યૂડ હશે. પણ આ મહારાજની એક બાજુ સરળતા પણ આપણને દેખાય અને બીજી બાજુ મહારાજનો એક પોઝિટિવ એટીટ્યૂડ પણ આપણને દેખાય. પણ ગજબની સરળતા, એટલે તો ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં એક લાડુબાની નાની સેવક. હવે એને તો મહારાજે ના પાડી તો મહારાજ પોતે ત્યાં કહી શક્યા હોત કે તું નીકળી જા દરબારમાંથી. પણ પોતે તો ન બોલ્યા, પોતે ત્યાંથી એકદમ વિડ્રો થઈ ગયા. પણ આવી રીતે જ્યારે પ્રસંગ બન્યો ત્યારે પણ મહારાજે પ્રેમથી એમને સાચવી લીધા. તો જો આ મહારાજની ગજબની સરળતા હતી, એવી જ સરળતા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજની પણ દેખાય છે. વર્ષો પહેલાં એક વખત સ્વામી શ્રી જ્યારે અટલાદરામાં હતા અને ત્યાં રસોઈ હતી, અને હરિભક્તોની રસોઈમાં એમના વડીલોની ઈચ્છા હતી કે અમારા બધા કુટુંબીજનો આવ્યા છે, બધા બહુ સત્સંગી નથી, અને સાથે સાથે ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે, તો આપ જાતે પૂરણપોળી બધાને અરે માલપુવા પીરશો તો બધા રાજી થશે. અને સ્વામી ઘણી વખત આવી રીતે પીરસવા પહેલાં નીકળતા પણ ખરા, અને પછી શારીરિક તકલીફ છે એટલે ખાલી દ્રષ્ટિ કરવાને પુષ્પ છાંટવા આવતા. અને હવે તો ઘણું બધું કાર્ય અને બધું વ્યાપ બહુ મોટો વધી ગયો એટલે પછી આપણને સ્ટેજ ઉપર આશીર્વાદ આપી દે છે રસોઈવાળાને. પણ આવું પહેલાં બનતું, સવારની સભા પૂરી થઈ એટલે સ્વામી કે ચાલો એમ કહીને સ્વામી અટલાદરામાં રસોડામાં અંદર ગયા અને સ્વામી બધા માલપુવાની થપ્પી પડેલી અને માલપુવા એમાંથી ઉપાડી અને તાસમાં મૂકવા હતા. એક થપ્પી મૂકી અને જે બીજી થપ્પી મૂકતા હતા ત્યાં દૂરથી રસોઈએ બહુ ઉપાડી, ઓય કે તમે એ રહેવા દો, ઉપાડશો નહીં. એટલે સ્વામી આમ હાથમાં થપ્પી હતી ને આમ સામું જોયું ઊંચવાની, મૂકી દો એ થપ્પી, તમે મૂકી દો કે છે. એટલે સ્વામી આમ ધીમેથી માલપુવાની થપ્પી મૂકી દીધી. અને ત્યાં તો પેલો રસોઈયો ચાલતો ચાલતો નજીક આવ્યો કે કોને પૂછીને તમે માલપુવા ઉપાડો છો? સ્વામી કે હરિભક્તોની રસોઈ છે એટલે બધાને પીરસવું છે, એ તમે પેલા ભંડારી સંતને પૂછો ને, આ પણ તમને માલપુવા આપું. રસોઈયો કે સ્વામી કે બરોબર છે, હું એમને વાત કરી દઈશ અને મારે બધાને પીરસવું છે, બધા બેસી ગયા લઈ જવું, એ તમે આ પેલા કાઢ્યું છે ને તાસમાં એક થપ્પી અંદર પાછી મૂકી દો. અને ભંડારી સ્વામી મને કે સત બધા લઈ જાઓ, એની મન ના નથી. પણ એ ના કહેતા એ આઈને મને પૂછે ને મને ખકડાવે કોણ લઈ ગયું, મારે શું જવાબ આપો? સ્વામી કે તમે એને કહેજો કે પ્રમુખ સ્વામી, યોગીજી મહારાજ વખતની વાત છે, કે તમે કહેજો કે પ્રમુખ સ્વામી મારે લઈ ગયા. તો કે એ બરોબર છે તમારી વાત, પણ એ કહેતો બાકી નહીં, યોગી મહારાજ બરોબર છે તમે નહીં. તો સ્વામી કંઈ જ બોલ્યા નહીં, બીજી થપ્પી બાજુ પર મૂકી દઈને. આ દ્રશ્ય લગભગ મથુરભાઈએ જતા એમને રસોડાની બારીમાંથી જોયું અને દૂરથી બૂમ પાડી. આ તો પાછા પટેલ એટલે પહેલાં તો બે શબ્દ જુદા બોલ્યા અને પછી રસોયાને બૂમ પાડી કે આ બે કોળીના રસોયા તું કોને ના પાડાશ? આ સંસ્થાના પ્રમુખ છે, આખી સંસ્થાના ધણી છે, શાસ્ત્રીજી મહારાજની જગ્યા છે, તું એના હાથમાંથી માલપુવા પાછા મુકાવાશ? બહાર નીકળ કે. એટલે એકદમ ફોર્મમાં કે બહાર નીકળ કે, અને અત્યારે તું મંદિર છોડી દે કે જતો રહે પાછો. ધ્રુજી ગયો અને સ્વામીને ધ્રુજતા જ આ શબ્દ બોલાતા જ સ્વામી એકદમ પાછાવાળા એમને રોક્યા. સ્વામી કે તમે એને નાખી જશો, એ બિચારો નાનો માણસ છે, પગારદાર માણસ છે. એને ભંડારી સંતે કહી રાખ્યો કે ભાઈ આજે રસોઈ છે અને કોઈ ગમે તે લેવા આવે ને બીજા પાછા રસોઈ વગર ના હોય એને પીરસાઈ જાય તો રસોઈવાળા માલપુવામાં રહી જાય, બધા માટે માલપુવા હોય નહીં. એટલે કે ભંડારીને ચિંતા હોય કે બીજા કોઈક લઈ જશે ને પીરસી જશે તો જતું રહેશે. એટલે એણે કહી રાખ્યું કે ભાઈ હું મારી જાતે કોકને આપી દઈશ જે પીરસનારા હશે, અથવા તો કોઈ લેવા આવે તો સાહેબ મારું નામ દેજે ને મને પૂછીને ક્યારે એવું કહેજે. એટલે એ તો બિચારાની ફરજ અદા કરે છે, એમાં એની ઉપર સુખી જવાનું. અને ભંડારી એને કહી રાખ્યું કંઈ ખોટું નથી, આ એક વ્યવસ્થાની દ્રષ્ટિ છે. આપણે જરા બે મિનિટ રાહ જોઈએ, કોક બોલાવા જાઓ ને આપણે ભંડારીને પૂછી લઈએ પછી વાત કરીએ. કેટલી ગજબની સરળતા કહેવાય, અને પરિસ્થિતિ સમજી શકવાની કેટલી બધી એક આવડત કહેવાય, અને સાથે એક પોઝિટિવ એટીટ્યૂડ પણ કેટલો બધો કહેવાય. પણ જેવું મહારાજે તે વખતે એ આટલું બધું સરળતા એમને દાખવેલી, એવી જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા હોય છે ત્યારે એમને સરળતા દાખવી છે. જોકે સ્વામીશ્રીની સરળતા એક ગજબનો મોટો વિષય છે, બહુ જ વિશાળ ક્ષેત્ર છે, કે એમની જે સરળતા છે તો ગજબની છે. નહીં તો આટલી મોટી વ્યક્તિ, આવી એક ઇન્ટરનેશનલ પર્સનાલિટી અને હજારો લોકો નાના મોટા ભાઈ ભાઈ એમની સામે એમ હાથ જોડીને ઊભા રહેતા હોય, એમની આજ્ઞા પાળવા માટે તત્પર હોય, એ વખતે આટલા નમ્ર, આટલા વિવેકી અને આટલા સરળ રહેવું એ બહુ જ અઘરું છે. પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે, ઘણી વખત એવા પ્રસંગ બને તો આપણને એમ થાય કે આપણી સાથે કેવા હળી મળી જાય છે, એ પણ એમની સરળતા જ છે ને. નહીં તો ક્યાં એ અને ક્યાં આપણે. નિષ્કુળાનંદ સ્વામીજીએ લખ્યું છે કે અહીંયા કીડી કરી મેળાપ ભેડો થવા ભારે ભેદ છે રે, કે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે, કે ક્યાં ભગવાન અને સંત અને ક્યાં આપણે. પણ છતાં આપણી સાથે એકદમ પ્રેમથી બોલે ચાલે હળે મળે વાતચીત કરે એ એમની ગજબની સરળતા છે. એક વખત તો સારંગપુરમાં એવો પ્રસંગ બનેલો.

0: કે સ્વામી આમ વ્યક્તિગત દર્શન માટે બેઠેલા હરિભક્તો બધા આવતા હતા, એમાં એક હરિભક્તે આવીને સ્વામીને બે પાનાનો પત્ર હાથમાં આપ્યો. કારણ કે એમનું દુઃખ જરા એવું હતું કે, અને પોતે એવા નેચર હશે કે આમ ઇમોશનલ થઈ જાય, ઘણા બધા હરિભક્તો હશે આમ વાત ના કરી શકે, એકદમ રડવા માંડે. એટલે એમ થયું કે હું વાત કદાચ પૂરી નહીં કરી શકું, એટલે લખીને લાવેલા અને સ્વામીના હાથમાં એ પત્ર આપ્યો. પાછળ 5-10 હરિભક્તો તો રૂમમાં આવી જ ગયા, બાણું જે ખુલ્લું હતું, પાછળ લાઈન હતી. અને સ્વામી શ્રી એમ પલાઠીવાળી નીચે બેઠેલા, કાગળ હાથમાં આપ્યો એટલે સ્વામીને તો વાંચવાનું થયું, ચશ્મા તો હતા ને, એટલે સ્વામી એમ પૂછ્યું, સાંકે ચશ્મા? કદાચ કોઈ સંત અંદર જઈ અને પેલા થેલામાંથી ચશ્મા લઈ આવે અને સ્વામીને આપે, સાંઈ ચશ્મા લગાવીને વાંચવા માંડ્યા. વિવેક સાગર સાંઈ બાજુમાં બેઠા હતા સ્વામી એમ, અને સ્વામી તો પત્રો તો બહુ જ ફાસ્ટ વાંચી શકે છે, આમ સડસડાટ નીચે જાય છે, આમ કાગળ હાથમાં હી કેન રીડ ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ લાઇન્સ બોથ, બંને વાંચી શકે છે પણ સડસડાટ વાંચી જાય. એકાઉન્ટ શીટ એવી રીતે જુએ છે, બેલેન્સ શીટ જોતા હોય ત્યારે સડસડાટ ઉતરી જાય નીચે, કારણ કે કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. એ આખો એક વિષય આપણે લેશું, એક બે વખત સ્પર્શ કરશું, પણ એ બહુ મોટો વિષય છે. આ ત્રણ વિષય એમના કેવા માલિકીના છે એમ. પણ સ્વામી આમ પત્ર ફટાફટ આમ વાંચતા હતા, ત્યાં પાછળ એક બીજા હરિભક્ત બેઠ ઊભા, એને પણ કદાચ એવો નેચર હશે એટલે એ પણ બધું લખીને લાવે, એમને પણ એક દોઢ પાનાનો પત્ર હતો. વિવેક સાગર સાહેબ બાજુ બેઠા હતા, એમને આમ થોડી વાર આમ જોતા હતા, પછી એકદમ નજર ગઈ પેલા, એ તું લઈને આવ્યો છું પત્ર, લાવ મારી પાસે. એટલે પછી એ પત્ર, પણ હવે એને હાથમાં પત્ર તો લીધો, પણ એમને ચશ્મા તો જોઈએ ને વાંચવા માટે, ક્યાંથી કાઢવા? સ્વામી તો કોકને કીધું ચશ્મા લઈ, આમના તો અંદરની રૂમમાં ક્યાંક પડે, કોઈક સાધક પાર્ષદને મળે કે ના મળે, એટલે આમ પત્ર તો હાથમાં લીધો, પણ એ પછી ડિઝેબલ હતા, એટલે કે ચશ્મા વગર તો કઈ રીતે શું કરી શકે. એટલે પછી આમ થોડી વાર પત્ર હાથમાં રાખ્યો, પછી સ્વામીએ તો આ બાજુ વાત શરૂ કરી દીધી પેલા હરિભક્ત સાથે પત્ર વાંચીને, એટલે સમાધાન આપતા હતા સ્વામી કે આવી રીતે તું કરજે, આવું ધ્યાન રાખજે, હવે તું આમ કર, હવે તું આમ પૂછી લે, એ બધું સ્વામીને માર્ગદર્શન આપતા હતા. એ દરમિયાન વિવેક સાગર સાહેબની દ્રષ્ટિ એમની ઉપર પડી તો સ્વામી તો હાથમાં કાગળ હતો, ચશ્મા પહેરેલા હતા અને પેલા વાત કરતા હતા, એટલે એમને ખ્યાલ આવી ગયો કે હવે કંઈ સ્વામીની ચશ્માની જરૂર છે નહીં, એટલે ફટ આમ સીધા આમ જોઈને આમ કાઢીને પહેરીને વાંચવા માંડ્યા. આમ તો સ્વામી બે મિનિટ આમ થઈ ગયા, પાછા ઓકે આમ કે એક મિનિટ આપો તો ચશ્મા, એક મિનિટ પ્લીઝ ચશ્મા, એ બધું કાંઈ નહીં, બંને પાકા ફ્રેન્ડ્સ છે ને પાછા, કારણ કે 30-32 વર્ષથી બે ભેગા ફરે છે, બેના પાસપોર્ટ આવડાવડા ઝાડા 2-5 વખત થઈ ગયા છે, અને ઓફિશિયલ જોડ છે આપણી સંસ્થામાં, ઓફિશિયલ સ્વામીની ઓફિશિયલ જોડ વિવેક સાગર સ્વામી કહેવાય ને, 32 વર્ષથી બે ભેગા ફરે છે આમ કડે ધડે બે, પણ આમ એકદમ કે આમ સરળ સાહજિક થાય. સ્વામી આમ જોયું, આમ ખેંચાણ ચશ્મા સીધા, તમારે મોઢો પડી જાય કોઈક ચશ્મા ખેંચી લે, આમ જોઈએ કરો વિવેક સાગર સાહેબ, કંઈ નહીં ચાલો વાત શરૂ કરી દીધી, વિવેક સાગર સાહેબ વાંચી લીધું. એટલા માટે કે સ્વામીને પછી આખું વાંચવું ના પડે, શોર્ટમાં સ્વામીને કહી શકાય, આખું વાંચી લીધું. અને સ્વામીનો જો વાત પહેલાં વ્યક્તિ સાથે ચાલુ હતી, પછી એમને ચશ્મા તો કાઢ્યા, એક હાથમાં કાગળ ને એક હાથમાં ચશ્મા, પણ પછી એમને બે હાથ એંગેજ થઈ ગયા તો પછી એમને પોસાય નહીં, કારણ કે બહુ એક્ટિવ છે, એટલે હાઈપર એક્ટિવ છે, એટલે એમની મૂવમેન્ટ બધી ઘણી વખત બોયશ ને ટીનેજર જેવી મૂવમેન્ટ છે બધી, એ તમારી સાથે વાત કરતા હડતા મળતા હોય તો એવું લાગે. એટલે પછી બે હાથ એમને એંગેજ થઈ ગયા, તમે થયું કે ચશ્મા ક્યાં મૂકા, કાગળ તો મૂકી દીધો બાજુમાં, પછી કે ચશ્મા ક્યાં મૂકું, તો એમ જોયું કે સ્વામી સ્વામીના ખભા ઉપર આમ બે વાર ચશ્મા મારે, આમ એટલે મેં સ્ટાઇલ છે પ્રમાણે અહીંયા, એટલે પછી એટલે આમ સ્વામી જોયું, આમ ખભા ઉપર બે વાર ચશ્મા થયો ને, સ્વામી લઈને પાછા મૂકીને સ્વામીને હાથમાં, પછી સ્વામી આનું શું કરું, કે સ્વામીને થઈ ગયું કે આનું શું કરું, ખોળા મૂકીને પાછા એની જોડે વાત કરવા માટે, એની જોડે બાપા વાત કરવા, બાજુવાળા જોડે એક સાઈડ વાત કરતા હતા. પણ એટલી સાહજિકતાથી આટલું કોઈ શિષ્ય પોતાના ગુરુ સાથે વર્તન કરી શકીએ એ ગુરુની સરળતા કહેવાય. અત્યંત સરળ સ્વામી છે. એક વાર તો પેલા ચલેશ્વર મહાદેવમાં ઉપર ચડતા હતા આબુમાં, તો 4-5 દાદરા ચડી ગયા અને પાછલી બીજી ગાડીમાં આમ ટર્ન વાળીને વિવેક સાગર સાહેબ, બાપાની ગાડી કેમ ઊભી રહી, ક્યાં સ્વામી ક્યાં ગયા, અંદર છે નહીં ક્યાં, અને નીચે ઉતરીને જોયું તો સ્વામી તો ઈચ્છા હતી, એક પેલી મોટી 60 મણની મૂર્તિ છે ચલેશ્વર મહાદેવની ઉપર આબુમાં, તો કે ત્યાં સ્વામી કે આપણે ઘણા વખતથી વાત સાંભળી છે, જરા દર્શન કરી આવીએ. તો સ્વામી ચડતા હતા ઉપર, વિવેક સાગર સાહેબ નીચે ઉતરીને કે લે સ્વામી શું કામ ઉપર ચડે છે, કે ત્યાં જવાની શું જરૂર છે, કે એટલે સ્વામી તો ફટાફટ થોડું આમ ચડતા હતા, સેવક સંતો ટેકો હતો, એ સ્વામી કે, એટલે સ્વામી આમ નીચું જોયું પાછળ, શું ક્યાં જવું છે, કે સ્વામી કે ઉપર દર્શન કરીએ, નીચા આવો નીચા આવો, કે કાંટી આમ તેવડ છે, પગ દુખવા મળશે, કે દર્શન થઈ ગયા, અવતારો પાછા, કે આમ એકદમ એના સ્ટાઇલથી ફટાફટ બોલી ગયા. તો સ્વામી તો આમ જોઈ રહ્યા આમ, પછી આમ ઉપર જોઈ અને આમ સ્વામી પેલા મહાદેવની સાથે, સ્વામી કે જય મહાદેવ, અમારે તો તમારા દર્શન કરવા હતા પણ અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, જય સ્વામિનારાયણ, ઉતરી ગયા નીચે. સાહેબ કે અમારે તમારા દર્શન કરવા હતા પણ હવે અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, એટલે જય સ્વામિનારાયણ, ફરી કોક વખત ઈચ્છા હશે ભગવાનની સાથે મળશું, કે છે ઉતરી ગયા નીચે. એટલે ગજબની સરળતા કહેવાય સ્વામીની. તો બીજા કોઈ ધર્મગુરુ હોય તેની સામે તો બોલી ના શકે, ભૂલથી કોઈ હિંમત કરીને પાછળ ફરીને એક જ વાર આમ જોવે ને, જો કોઈ હમણાં અવાજ કર્યો શું અને ખરેખર એવું થઈ જાય. અમરેલી સ્વામી પ્રતિષ્ઠા કરવા માટે જતા હતા અને બરોબર 10:15 નો સમય હતો અને ઉતારામથી બહાર નીકળ્યા ને, એક સંતે સ્વામીને કહ્યું, સ્વામી બાથરૂમ જઈ આવું છે લઘુ સ્વામી કે ના ના અત્યારે ઈચ્છા નથી, કે જો અત્યારે તમે નીકળશો પ્રતિષ્ઠા કરશો સભા પૂરી થશે ને પેલા હરિભક્તને ઘેર જમવા જવાનું છે, 2 કલાક થશે તો જઈ આવો જઈ આવો. સ્વામી કેમ આ કોકે આપણને કહેવાનું હોય, હા કે આપણે કોક કેમ જવાનું હોય કે જઈ આવો જઈ આવો, પછી બાથરૂમની અનુકૂળતા નહીં આવે, સ્ટેજ ઉપર બેઠા હશો ને સભામાં બેઠા હશો, જમવા જવાનું વચ્ચે કંઈ મેળ નહીં આવે કે. સ્વામી કેમ 2 કલાક થઈ જતો કે ઘણો ને 2 કલાક નહીં થાય કે, હજી 10:11 વાગે હજી 10 મિનિટ પહોંચતા થશે ને પછી આ પ્રતિષ્ઠાના ટાઈમને અડધો 1 કલાક આમ 1.25 કલાક આમને બધું ગણાવીને 1 વાગે સુધી અડાડી દીધું. સ્વામી કે સારું નહીં 2-2.5 કલાક તો થઈ જશે, સારું તારે આપણે જઈએ એમ કરીને અંદર જઈને બાથરૂમ જઈને પાછા આવે, આવું તો કંઈ કરતું હશે કે જઈ આવું જઈ આવો પછી 2-2 કલાક સુધી મેળ નહીં આવે કે. પણ આ ગજબની સરળતા સ્વામીશ્રીની છે. આવા તો અનેક પ્રસંગો છે પણ મહારાજ એકદમ સરળ હતા, બધા સાથે હળતા મળતા આનંદ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ ગજબની સરળતા આપણને સ્પર્શી જાય છે. તો જેવા મહારાજ હતા એવા આજે આપણને સ્વામીશ્રી આ એક ગુણમાં આપણને દેખાય છે, એ સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી ગાથા છે. મહારાજ પોતે અજાત શત્રુ હતા, કોઈના પ્રત્યે મહારાજને રાગ દ્વેષ કદાપી હતો નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અજાત શત્રુ છે, કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ અંતરમાં ક્યારેય સ્વામીશ્રીને ઉદ્ભવ્યો જ નથી, એમની ગજબની આધ્યાત્મિક સ્થિતિ પણ છે. પણ મહારાજના જીવનમાં હંમેશા આવું વર્તતું એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક વખત શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા અને સભા ચાલુ હતી, કાઠી દરબારો બધા સાથે હતા, સંતો હરિભક્તો બધા સભામાં બેઠેલા અને એક બાવો એટલે કે પરોક્ષમાં કોઈ સંન્યાસી હશે એવો બાવો ત્યાંથી સભા પાછળથી પસાર થયો, બરોબર આમ વડમાંથી બહાર નીકળ્યો વડના ઝાડમાંથી અને એની નજર સભા ઉપર પડી અને સભામાં આગળ સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા તેની ઉપર પડી અને આમ જોઈ જ રહ્યો આંખ ફોડી કરીને કે સ્વામિનારાયણ લગતે હૈ, એ તો સ્વામિનારાયણ કહે છે એમ બરોબર, એટલે ત્યાં ઊભો રહી ગયો અને આમ આખું શરીર એનું કંપવા માંડ્યું, આંખો એકદમ લાલ થઈ ગઈ અને ગુસ્સો આમ આસમાને પહોંચી ગયો કે આ સ્વામિનારાયણને આજે તો હું કાપી નાખું, ઘણા વખતથી સ્વામિનારાયણને શોધતો હતો તે આજે સ્વામિનારાયણ મળ્યા. અને આમ ચીપ્યો બીપ્યો તૈયાર કર્યો અને મહારાજ તો કથામાં એકદમ શાંત બેઠેલા. મહારાજ જાણી ગયા કે આને અંતરમાં આટલો ક્રોધ ભભૂક્યો છે અને અંતરમાં વહેરની અગ્નિ ફાટી છે, એટલે મહારાજ તોય છતાં મહારાજ એકદમ શાંત મને કથા કરતા હતા. બધા સભાજનોનું મુખ તો આ તરફ હોય એટલે પાછળ શું થાય છે બધાને કેટલી ખ્યાલ ના આવે, પણ પેલો બાવો એકલો તેની સાથે એની જમાત તો હતી નહીં, પણ એને જોયું કે આજુબાજુ બધા કાઠી દરબારો બીજા બેઠા છે જે ગ્રહસ્થો, એના બધાના કેડ ઉપર તલવાર છે બરછી છે ઘણું બધું છે. એ બાવાને ખબર હતી કે સ્વામિનારાયણ તો પોતે કંઈ શસ્ત્ર રાખતા નથી પણ એ સાથે ફરનારા બધા એ જ્ઞાતિઓ દરબારી જ્ઞાતિ અને કાઠી જ્ઞાતિઓ બધી લડાયક કોમો છે, સહેજે પોતાની સાથે શસ્ત્રો રાખતા હોય એ રીતે હોય છે. પણ એને આગ એટલે ભભૂકી કે આ સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવ્યા, ધન સ્ત્રીના ત્યાગી સંતો, પંચવર્તમાને યુક્ત ભગવાનની ભક્તિ કરનારા સંતો, એટલે સમાજમાં લોકોને સાચા સંત કેવા હોવા જોઈએ એનો એક પરિચય થયો અને એટલા માટે આ બાવાઓનું બધું જે ચાલતું કે લોકો એને અફીણ આપે અને લોકો બધી રીતે એને પોષે એ બધું બંધ થઈ ગયેલું, એટલે જરા એને ખૂબ સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ બંધી ગયેલો અને ઘણા વખતથી કે જો સ્વામિનારાયણ મળે ને તો એને કાપી નાખું કે એના કટકા કરી નાખું. અને ઘણા બધા આપણા પરમહંસો અને મહારાજના દીક્ષિત સંતોને તો બાવાઓએ મારી નાખેલા, કટકા કરી નાખેલા એવા પ્રસંગો પણ બનેલા છે. ત્યારે મહારાજ તો શાંત મને કથા કરતા, પેલા 2-3 વખત ચીપ્યા પછાડ્યા એટલે સુરા ખાચરની નજર એ તરફ ગઈ અને સુરા ખાચર તો તરત જાણી ગયા કે આ દ્વેષી કોઈક બાવો છે અને મહારાજને મારવા માટે આવ્યો છે. એટલે સહેજે સુરા ખાચર આમ ઊભા થયા સભામાંથી, આમ એકદમ નોર્મલી અને કેજ્યુઅલી, પોતે બહુ જ બુદ્ધિશાળી હતા એટલે મહારાજની દ્રષ્ટિ એ તરફ ગઈ. મહારાજ એ સમજી ગયા કે સુરા ખાચર કેમ ઊભા થયા, એટલે મહારાજ કે સુરા બેસો ને આપણે કથા ચાલે છે. એ કે મહારાજ જરા લઘુ પાણી કરતા હોઉં વડલામાં જઈને. મહારાજ કે ના આપણે બધું આ સભા હમણાં પતે છે બેસો કે પછી જઈએ. મહારાજ જાણતા કે ઊભા થઈને પેલા બાવાન બધું પૂરું કરી નાખશે, આના કાઠી દરબારને છૂટ આપો તો લોલંગર બાવાની સાથે છૂટ આપી પટ્ટાદાવ રમેલા તો આ લોકોને તો કોણ પહોંચે અને આ લોકો તો રાત જોતા હોય 2-4 દિવસ થાય એટલે એના હાથમાં ચોડ આવતી હોય કે હારી હજી તલવાર ફેરવી નથી અથવા હજી ફેરવી નાખીએ. એટલે મહારાજે સુરા ખાચર ને બેસાડે એકદમ બેસો અને પછી તો મહારાજે પેલો બાવો એમ જોયું કે એમ સ્વામી આમ ઉકળે કે સ્વામિનારાયણ મળ્યા પણ એકલા મળ્યા હોત તો મજા આવત, અથવા તો મારી સાથે અત્યારે આમ જમાત આખી હોત ને તો હુમલો કરત સભા ઉપર. અને મહારાજે ત્યાં કથા પૂરી કરી અને સમજ સભા ઊભી થવા મળી. મહારાજ તો દર્શન માટે અને બધા એમ થયું કે બધા ઊભા થયા એટલે હમણાં બધા મને જોશે તો મારશે. 2-3 વખત આમ ચીપ્યા પછાડીને જતો રહ્યો કે સ્વામિનારાયણ મિલે તો સહી લેકિન અકેલે નહીં મિલે, અકેલે મિલ્યો તો માર ડાલતા, એમ બોલતો બોલતો આમ લાલ ચોર થઈ ગયેલો ને જતો રહ્યો. એ વખતે બધા હરિભક્તોને ખબર પડી ગઈ કે આ બાબો મહારાજને મારવા માટે આવેલો. અને કોઈએ પૂછ્યું કે મહારાજ જો આજે સભા અત્યારે ના હોત ને આ બધા કાઠી દરબારો ન હોત તો પેલો બાવો તમને મારી નાખત. આમ મહારાજ હા તો બોલ્યા નહીં પણ ખાલી આમ હસ્યા. એ બધા એમ થયું કે વાત તો સાચી જ, આજે મહારાજને મારવા માટે જ આવેલો. અને પછી મહારાજ હસતા હસતા કે, એટલે સુરા ખાચર બોલ્યા કે મહારાજ પણ કેવી લાલચોળ આંખો હતી, કેટલું અફીણ પી ગયું હશે કે લાલચોળ આંખો હતી, તમારી સામે આમ કેવું જોતો હતો, આમ ટગર મગર આંખનું પલકારું માર્યા વગર જોતો હતો. એટલે મહારાજ એકદમ સ્મિત સાથે કે એ આંખના પલકારો માર્યા વગર અમારી મૂર્તિને એણે દર્શન કર્યા છે અને સ્વામિનારાયણને પહેલી વખત જોયા અને આવા ભાવથી ભલે ગમે તે ભાવથી જોયા પણ એક નજરે અમારી સામે જોઈ રહેલો તે અમારી મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ છે, એનો દેહ પડશે પછી ઇન્દ્ર થશે. કારણ કે અમારી મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ, તે રાત દિવસ અમને વિસરી નહીં શકે. ગમે તે વખતે સૂતા બેઠતા અને યાદ આવશે કે સ્વામિનારાયણને અમે આવી રીતે બેઠેલા જોયેલા, એ મૂર્તિના એ મૂર્તિની સ્મૃતિ રહેશે, એના પ્રતાપે એ મરીને મોટો દેવતા થશે, ઇન્દ્ર થશે. અને પછી બીજા દેહ કરીને એટલે બીજા જન્મે કરીને મનુષ્ય દેહમાં અમારા પરમ એકાંતિક સંતનો યોગ થશે, એમાં એના સ્વભાવ ટળશે અને અમારા ધામને પામશે. કેટલી બધી અજાત શત્રુતા શ્રીજી મહારાજની કહેવાય કે જે એમને મારવા માટે આવેલો એને ત્યાં મૂર્તિ એની ચોંટી ગઈ, એ પણ દેવતા થઈ જશે. તો જો આવી રીતે એક અજાત શત્રુતા શ્રીજી મહારાજની હતી, કોઈના પ્રત્યે કોઈ ખોટું કરવા આવ્યો હોય તો એના પ્રત્યે કોઈ રાગદ્વેષ ક્યારેય નતા રાખતા, કારણ કે પોતે તો સ્વયં ભગવાન હતા, એ તો આ બધાથી પર હોય. એમ પ્રભુ સ્વામી મહારાજ સ્વયં અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત છે, એમનું અંતર પણ મહારાજ જેવું છે, લેશ માત્ર કોઈના પ્રત્યે એમને રાગદ્વેષ નથી. સ્વામીશ્રી એક વખત મુંબઈમાં હતા અને તે વખતે અમદાવાદથી ટ્રેનમાં બેસી અને બધા આ વિદ્વાન સંતો રસિક વિહારી સ્વામી કદાચ પ્રભુચરણ સ્વામી સાથે હશે, ભક્તિસાગર સ્વામીને બધા 1991 સાલમાં લગભગ ત્યાં મુંબઈ પરીક્ષા આપવા માટે ગયા હશે. ત્યારે રસિક વિહારી આ રિપોર્ટમાં આખો પ્રસંગ પ્રિયદર્શન સ્વામી લખ્યો છે. ત્યાં સવારે પહોંચ્યા, નહીં ધોઈને તૈયાર થયા ત્યાં સુધીમાં સ્વામીશ્રી આ બાજુ અલ્પાહાર માટે આવી ગયેલા. સંતો આવીને બેઠા અને સ્વામીએ બધાને ખબર અંતર પૂછ્યા, કઈ પરીક્ષા આપવાની છે, કેવી તૈયારી થઈ છે, બધા આશીર્વાદ આપ્યા અને બધી માહિતી મેળવી. અને પછી રસિક વિહારી સ્વામીએ સ્વામીને એક પ્રસંગ કહ્યો કે સ્વામી હમણાં અમે ગઈકાલે રાત્રે અમદાવાદ હતા, સાંજે તો અમદાવાદના સંતોએ અમને એક પ્રસંગ કહ્યો કે હમણાં થોડા જ દિવસો પહેલાં એક ગુજરાતના ક્રાંતિકારી કહેવાતા સંત, એ સંતનું નામ આપણે અત્યારે આપતા નથી કારણ કે હયાત છે, પરોક્ષના સંત છે અને ખેડા જિલ્લામાં એનો આશ્રમ છે, એટલે કે એક આમ ક્રાંતિકારી વિચારધારાવાળા કહેવાય છે, એમની એક જાહેર સભા હતી અને એ જાહેર સભામાં એ પોતે આપણા સંપ્રદાય અને આપણી સંસ્થા અને આપના વિશે ખૂબ બોલ્યા, એટલે ખરાબ બોલ્યા કે અત્યાર સુધી તો એ પોતે મભમમાં બોલતા હતા કે ઉત્સવ સમય આ છે, આમ ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ મની, એટલે કે આમ પૈસાનો ખોટો ખર્ચ છે અને પછી આ મંદિરો બાંધે છે એ બધું ખોટું છે, એટલે આ બધી વાતો પોતે કરતા, આ બધા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર છોકરાઓને દીક્ષા આપે છે બધી વાત ખોટી છે અને અવૈદિક છે અને ધર્મના માર્ગે તો બધાને પોતાની રીતે ભગવાન ભજવાની છૂટ હોવી જોઈએ, એ બધું ઘણું બધું લખતા અને બોલતા. પણ હવે તો એ નામ દઈને બોલે છે, તે હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં જાહેર સભામાં એવું બોલ્યા કે પૃથ્વીના પટ ઉપર આધ્યાત્મિક ઇતિહાસ આપણે જોઈએ તો આપણને એક વાત ચોક્કસ આંખે ઉડીને વળગે છે કે જે તે સમયે કોઈ પ્રતાપી પુરુષ પ્રગટ થયા હોય અને એનો સંપ્રદાય ચાલી ગયો હોય, પણ ધીમે ધીમે કાળાંતરે ભલભલા આધ્યાત્મિક સંપ્રદાયો અને એવા વિભૂતિ પુરુષો હોય એ બધાનો પણ સૂર્યાસ્ત થઈ ગયો છે. એમ અત્યારે બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પણ સૂર્ય મધ્યકાળે આમ મધ્યકાળે ઉપર તપે છે, પણ એક દિવસ બોચાસન સંસ્થાનો પણ સૂર્યાસ્ત થઈ જશે અને પ્રમુખ સ્વામીનું નામ પણ આ પૃથ્વી ઉપરથી ભૂસાઈ જશે. આ જાહેરમાં બોલ્યા અને ઘણા બધા તાલીઓ પણ પાડી. આ તો એક વાક્ય બોલ્યા પણ બીજું બધું ઘણું બધું બોલ્યા. આ વાત સ્વામીને કરી, સ્વામી આમ શાંતિથી જ અલ્પાર લેતા હતા, એમાં જરાય ખલેલ ના પહોંચી, પ્રેમથી એટલી ધીરજથી શ્રદ્ધાથી આમ સ્વામી આમ જમતા હતા, ઊંચું પણ ના જોયું. ફરી વખત સંતોએ વાત માંડી કે સ્વામી આવું બોલે, સિદ્ધેશ્વર સ્વામી બાજુમાં બેઠા હતા, એમને વાત કરી કે હમણાં ગયા મહિને મુંબઈમાં પણ એક જાહેર સભામાં આવું બોલ્યા, એમ કહીને સ્વામીને વાત કરી, તોય સ્વામીએ જાણે સાંભળ્યું જ નથી, શાંતિથી જમતા રહ્યા. અને પછી જ્ઞાનપ્રિય સ્વામી અને રામચરણ સ્વામી બધા સંતો હતા, એમણે વાત કરી કે સ્વામી આવું ઘણું બધું બોલે છે અને લખે છે. સ્વામી કે એ પોતાની રીતે બોલતા હોય ને કરતા હોય, આપણે કોઈ દિવસ જવાબ આપવાનો નહીં, આપણે વિચારવાનું જ નહીં, બોલનારા બોલે આપણે આપણું કાર્ય કરતા જવું. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ આ વાત ગણકારી જ નથી, બોલનારા બોલતા રહ્યા અને આપણે આપણું કામ થતું ગયું. એ બધી સ્વામીએ વાત કરી. અને તે વખતે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી આવું આ બોલ્યા અને ઇતિહાસ આવો લાગે છે, આપની દ્રષ્ટિએ આમ આપને શું લાગે છે? પછી સ્વામી બોલ્યા, પેલાને જવાબ આપવા માટે નહીં પણ આપણી સમજણ માટે, સ્વામી કે જુઓ સંપ્રદાય તો પુરુષના આધારે ટકે છે અને આપણી ઉપર તો મહારાજની કૃપા છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં આ સિદ્ધાંત આપ્યો છે અને સ્વયં આ સંપ્રદાય સ્થાપ્યો છે. અને જોગી મહારાજ જેવા પુરુષ આપણે તો આ પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જોગી મહારાજ જેવા પુરુષ આપણા સંપ્રદાયમાં આવતા રહેશે, એને આધારે આપણો સંપ્રદાય ટકશે. માટે આ સૂર્ય અને આ ચંદ્ર તપશે ત્યાં સુધી આપણા સંપ્રદાયને એક ઊણી આંચ નહીં આવે, કારણ કે જોગી મહારાજ જેવા પુરુષ હંમેશા આપણા સંપ્રદાયમાં પ્રગટ રહેશે. આપણી સમજણ માટે સ્વામીએ વાત કરી પણ એમને ઉત્તર આપવા માટે કોઈ દિવસ સ્વામીએ કર્યું નથી. ત્યારે જો અજાત શત્રુતા સ્વામીના અંતરમાં રહેલી છે કે કોઈને પોતાના પ્રત્યે ગમે તેવો રાગ દ્વેષ રાખે પણ કોઈ દિવસ સામો ઉત્તર નહીં આપવાનો, કોઈ દિવસ એ વર્તો કોઈ દિવસ ઉત્તર આપવાનો જ નહીં, એ સ્વામીના જીવનની વિશેષતા. ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી આપને મનમાં એમ નથી થતું કે આપણે આ બધાને એકવાર દેખાડી દઈએ? અથવા તો કોઈ આપને એમ નથી થતું કે એક દિવસ કહી દઉં કે જે તમારી ટીકા કરે છે એને એક આશ્રમ સરખો ચાલતો નથી? એક પૂજારી જોઈતો હતો તો પણ છાપામાં જાહેરાત આપવી પડી કે વોન્ટેડ પૂજારી, ઠાકોરજીનો થાળ જમવા 2000 રૂપિયાનો પગાર અને 2 છોકરા સાથે રહેવા મળશે. વોન્ટેડમાં પૂજારીની જાહેરાત આપવી પડે છે અને તમારી પાસે આટલા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર સાધુ થવા માટે આવે છે, આ બધું એ નહીં જોઈ શકતા હોય અને કેમ આવું લખે છે? સ્વામી કે આપણે એ વાતનો વિચાર ના કરવો. સ્વામી કે આપણે આવું સાંભળીએ ત્યારે મહારાજને પ્રાર્થના કરવી કે એની બુદ્ધિ સુધરે અને એને સદભાવ થાય તો એનું કલ્યાણ થાય. કેટલી બધી અજાત શત્રુતા સ્વામીના જીવનમાં આપણને દેખાય, કોઈના પ્રત્યે રાગદ્વેષ નહીં. જ્યારે મુંબઈમાં હરકિશન મહેતાએ જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી એને પ્રમુખ સ્વામી મહારાજનો બહુ જ સુંદર ઇન્ટરવ્યૂ લીધેલો અને બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ ક્વેશ્ચન્સ બધા પૂછેલા અને એમાં પૂછ્યું કે કોઈ તમારી નિંદા કરે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? ત્યારે સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ બોલેલા, સ્વામી કે એની મને પડી જ નથી. પછી સ્વામી બોલ્યા કે અમે પ્રાર્થના કરીએ છીએ કે નિંદા કરનારની બુદ્ધિમાં ભગવાન પ્રકાશ કરે, એને સાચી વાત સમજાય. તરત હરકિશન મહેતાએ વચ્ચે સ્વામી નટકાવ્યા કે કદાચ એ ન સુધરે ને આ જીવન તમારી ટીકા કરતા રહેતો? સ્વામી કહેતો ભગવાનની ઈચ્છા, અમે એ તરફ લક્ષ જ નથી આપતા, એને બાજુ લક્ષ જ નથી. તો જો સ્વામીના જીવનની આ ગજબની વિશેષતા કહેવાય કે જેવું મહારાજનું અજાત શત્રુપણું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, એના જીવનની બહુ જ મોટી વિશેષતા છે. અને સાથેનું સંપૂર્ણ સારું કરવું એવી જ એક ભાવના અંતરમાં રહ્યા કરે. શ્રીજી મહારાજના વખતમાં કુકડ ગામના 2 ભાઈઓ હતા, હરિસિંહ અને ભગવાનસિંહ. હરિસિંહ પોતે મોટા અને રાજા હતા અને ભગવાનસિંહ એમનાથી નાના હતા 2 વર્ષે, પણ એ કુકડને આજુબાજુના 5-6 ગામના રાજા હતા. એમને સ્વામિનારાયણ પ્રત્યે એટલો બધો દ્વેષ, કારણ કે સ્વામિનારાયણના સંતો એ બધાને વ્યસન મુક્ત કરાવે અને એવી રીતે સમાજ બધો સુધારે ત્યારે આ લોકોને એમ લાગતું કે અમારા ડાયરાઓ એક દિવસ બંધ થઈ જશે. એટલે આપણા 5-6 ગામ છે એમાં તો સ્વામિનારાયણના સાધુને આવવા જ ન દેવા, એમ એ લોકોએ નક્કી કર્યું નતા જવા દેતા. કોઈ સાધુ જો સીમમાં પેસે તો તરત ગામના લોકોને ખબર પડે, લાકડીઓ લઈને જાય અને સંતોને મારીને કાઢી મૂકે. એટલે કુકરને આજુબાજુના 5-6 ગામમાં તો સંતો જઈ જ નતા શકતા. અને રોજ હરિસિંહ અને ભગવાનસિંહ સાંજે જમ્યા પછી એ લોકોનો ડાયરો જામે અને બધા દરબારો બેઠા હોય અને કસુંબા ચાલે તે વખતે એક ચારણને બોલાવે અને ચારણ પોતે રાજચારણ હતો, રાજકવિ હતો. અને એને આ હરિસિંહ અને ભગવાનસિંહ કહે કે સ્વામિનારાયણને ગાળો દે. એટલે પેલો આમ ચારણ બારોટ એટલે પછી બધી સાંખીઓ બનાવે અને સ્વામિનારાયણ વિશે બોલે બધું અને એક એક કડી બોલે અને આ લોકો એક એક નકદ રૂપિયો એના ખોળામાં ઉછાળે ખાટલા ઉપર બેઠા બેઠા કે વાહ શું સ્વામિનારાયણને ગાળ દીધી. અને પેલાને નિયમ કે રોજ 25 ગાળો બનાવીને આપે, આખા દિવસમાં રોજ પેલો 25 સાખીઓ બનાવે સ્વામિનારાયણને ગાળ દેવાની. અને કારણ કે રોજ સાંજે 25 રૂપિયા મળે, એ જમાનામાં તો 25 રૂપિયા કેટલા બધા મોટા કહેવાય. અને પાછું ફ્રી રાત દરમાં બેસી મોટા મોટા માણસો સાથે કસુંબા ખાવાના પીવાના, એટલે એને તો લેર થઈ ગયેલી. એટલે ચારણને મજા આવતી હતી, ના લોકો મજાને ખળખળાટ હશે. આવું ઘણા અઠવાડિયાઓ સુધી ચાલ્યું અને પેલો એટલો ક્રિએટિવ કે રોજ નવું નવું બને લાવતો હશે. પણ એક દિવસ શ્રીજી મહારાજે બંને ભાઈઓને રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા. આ દર્શન આપીને મહારાજે એક જ વસ્તુ કહી, મહારાજ કે અમે સ્વામિનારાયણ, અમે તમારું શું બગાડ્યું છે? અમને ભલે ભગવાન ન માનો, બીજી કોઈ અમારી વિશે કોઈ સદભાવનાની તમે ભલે વાત ન કરો, પણ અમે તમારું શું બગાડ્યું છે કે તમે અમને રોજ ગાળો આપો છો? બસ આટલું મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને કહીને પછી અદૃશ્ય થઈ ગયા. સવારે બંને ભાઈઓ ઉઠ્યા, બંનેના મોઢા ઉપર આશ્ચર્ય, બે એકબીજા સામે જોઈ રહ્યા. ત્યારે હરિસિંહ કે ભગવાન મને આવું સપનું આવ્યું. ત્યારે ભગવાન શ્રી કે મને આવું સપનું આવ્યું, અને કે સ્વામિનારાયણ આવું બોલ્યા, તો કે સ્વામિનારાયણ આવું બોલ્યા, તો કે બંનેને સાથે દર્શન આપ્યા એક જ દિવસે રાત્રે, અને પાછું બંનેને આ જ શબ્દોમાં કહ્યું. એટલે ચોક્કસ સ્વામિનારાયણમાં કંઈ દૈવત તો ખરું, હં, નહીં તો આવું થાય નહીં કહે છે. ચાલો તો એકવાર આપણે જોવા તો જઈએ કે સ્વામિનારાયણ કેવા છે. ત્યાં સુધીના સ્વામિનારાયણ ભગવાનને જોયેલા જ નહીં, ખાલી વાતો સાંભળેલી, સંતોને જોયેલા, સંતોનું કાર્ય મહારાજનું જાણીને ગાળો જ દેતા હતા, બીજું કાંઈ જ નહીં. તો એક દાડો બંને જણા ગઢડા ગયા અને મનમાં સંકલ્પો કરીને ગયા, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અમારા આટલા સંકલ્પો પૂરા થાય. મહારાજ આમ સભા કરીને બેઠેલા, અને હરિસિંહ અને ભગવાનસિંહ બંને આમ રાજવી વેશમાં મહારાજને સભામાં પ્રવેશ કર્યો. એટલે મહારાજ પોતે સભામાંથી એક ચાલુ કથાએ ઊભા થયા, અને મહારાજ સન્મુખ ચાલ્યા અને બંનેને કીધું કે આવો હરિસિંહ, આવો ભગવાનસિંહ, બેસો. એટલે પહેલો સંકલ્પ પૂરો થયો કે સ્વામિનારાયણ સભા કરીને બેઠા હોય, ઊભા થઈને સ્વયં અમને લેવા માટે આવે, અને સભામાં અમને નામ દઈને બોલાવીને અમારો હાથ પકડીને અમને આગળ બેસાડે, તો અમે માનીએ કે ભગવાન છે. આવો તો હજી પહેલો સંકલ્પ પૂરો થયો. અને પછી પાછા મહારાજ કથા કરવા બેઠા, ત્યાં વળી ગુજરાતથી કોઈ હરિભક્ત આવ્યા હશે, એ ગુલાબનો હાર લઈને આવેલા, અને મહારાજને સભામાં આગળ આવીને ગુલાબનો હાર પહેરાવ્યો. એ મહારાજે ગુલાબનો હાર કાઢી અને મહારાજે હરિસિંહને નામ દઈથી બોલાવ્યા. મહારાજ કે આવો, એટલે હરિસિંહ આગળ આવે અને મહારાજે એમને હાર પહેરાવ્યો, એટલે બીજો સંકલ્પ પૂરો થયો. અને પછી સભા પૂરી થઈ, બધાને મળ્યા અને મહારાજે બંનેને મળ્યા, ત્યારે મહારાજે કીધું કે તમારે તો બે દિવસ અહીંયા રોકાવાનું છે અને અમારી સાથે મિત્રતા કરવાની છે. ત્યારે એનો ત્રીજો સંકલ્પ પૂરો થયો, કે ત્રીજો સંકલ્પ એ હતો કે સ્વામિનારાયણ અમને આગ્રહ કરી અને બે દિવસ રોકાવાનું કહે, અને અમને મિત્ર તરીકે જો સ્વીકારે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. આ ત્રણેય સંકલ્પો મહારાજે પૂરા કર્યા, અને મહારાજે પછી બે દિવસ એમને રાખ્યા, ખૂબ કથા વાર્તાનો લાભ આપ્યો. અને મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું કે તમે પણ હરિસિંહ અને ભગવાનસિંહના અમારા મહિમાની વાતો કરજો. એટલે મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામી, બધા સંતોએ પણ ખૂબ આ બંને રાજવીઓ અને મહારાજના મહિમાની વાતો કરી. બંને બે દિવસના અંતે સત્સંગી થયા, બધા જ જાતના વ્યસન અને ફેલફતુર બધા મહારાજ પાસે મૂક્યા, અને કુકળ ગામમાં બધો સત્સંગ શરૂ થયો. તો જો આવી રીતે કેટલા બધા અજાત શત્રુ કહેવાય કે પોતાને જે ગાળો દેતા એમના પ્રત્યે પણ મહારાજને કોઈ જેવો કુભાવ નહીં, બલકે એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એની સાથે મિત્રતા શ્રીજી મહારાજે કેળવી. તો જો આ મહારાજની વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, એક વખત ખૂબ બીમાર હતા. ત્યાં તે વખતે ત્યાં એક બહુ જ પાવરફુલ સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર કોંગ્રેસના હતા, એ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. અને તે વખતે તે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટરની ડિરેક્ટ ચેરમેનશિપ નીચે 5 મેમ્બરની જે એક્ઝિક્યુટિવ કમિટી હોય એમાં પણ હતા. એટલે કોઈ પણ રેવન્યુ, એટલે ભારતમાં જે પણ નાણું છે એ કયા ક્ષેત્રમાં કેટલું વાપરવું દર વર્ષે એ આ કમિટી નક્કી કરે. બહુ જ પાવરફુલ પોઝિશનમાં હતા. અને એમને થોડું મનમાં એમ હતું કે આ પ્રમુખ સ્વામી મહારાજ આ યુવાન ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધાને સાધુ બનાવે છે તો સમાજમાં બહુ મોટી ખોટ પડે છે. હવે જે છે એને નોકરી નથી મળતી, ખોટ છે ની વાત છે, જે બધા છે એમને ફરે છે. પહેલા એને નોકરી અપાવો, પહેલાં એનું ઘરનું કંઈક સાચવો, પછી આ બીજા જે થાય છે એવા જે 5, 15, 25, 50 છે એની પછી ચિંતા કરો. પણ એવું એમને મનમાં લોકોએ ઠસાવી દીધેલું, અને જરા સત્તાનો તોર હોય જરા મનમાં, અને આવી ચડ્યા. અને સ્વામીને જબરજસ્ત ખખડાવવા મળ્યા. હવે સ્વામી બીમાર હતા, અને સ્વામી એમને મળવા માટે ઊભા થયા અને એમને બોલવાનું શરૂ કર્યું. સ્વામી એમને ચેર ઓફર કરી, પણ એ તો ગણકાર્યું જ નહીં. હવે એ ના બેઠેલા સ્વામી પણ ઊભા રહ્યા. વચ્ચે આમ 2 મિનિટ સ્વામી ઉભા રહ્યા, સ્વામીને તરત ભીતનો ટેકો લેવો પડ્યો. સ્વામીના ચહેરા ઉપર માંદગી દેખાય, પણ પેલા જરા આક્રોશ લઈને આવેલા, એટલો બધો આક્રોશ સ્વામી ઉપર ઠલાવ્યો કે તમને, અને ત્યાં સુધી કે તમારામાં બુદ્ધિ નથી, તમે લોકો ભણેલા અભણ સાધુઓ છો, તમને ખબર નથી કે આધ્યાત્મ માર્ગ શું હોય, કે અમને પોઈન્ટ પૂછીને કરતા અમને ખબર પડે, અમે આખા ભારતનું પ્લાનિંગ કરીએ છીએ, તમારી એક નાની સંસ્થાનું પ્લાનિંગ ના કરી શકીએ, તમને આવો વિચાર નથી આવતો કે આ ભણેલા યુવાનોને સાધુ બનાવો છો, તમને કોઈ હક જ નથી, કોણે તમને હક આપી દીધો આ બધાને સાધુ કરવાનો, દીક્ષા આપવાનો અધિકાર તમને આપ્યો કોણે, કહે છે. એવું સ્વામીને કહેવા માંડ્યા. હવે એની જગ્યાએ આપણે હોઈએ તો શું કહીએ, વી શો હિમ ધ ડોર, કે જો પેલો દરવાજો છે ને એ ખોલીને જતો રહેતો, અને તો આપણને ગુસ્સો આવી જાય કે હુ આર યુ ટુ ટેલ મી, તું કોણ વળી મને કહેનાર, ચાલ ઉપર સીધું આપણે કહી દઈએ ને મારો સંપ્રદાય છે, મારી સંસ્થા છે, અને હું કરું છું, અને હું જેને કરતો તું તારે ના પાડ્યો ના પાડ, એ તારું માને તું લઈ જજે, મારું માને મારી પાસે આવશે, જાણે કહી દઈએ આપણે મને. તો સ્વામી એકદમ આમ સાંભળે, વિવેક સાગર સાહેબ બાજુમાં હતા ને એમ, અને કોઈ પણ આમ આપણે તો આમ એકદમ આમ વિવેક સાગર એકદમ ફ્યુરિયસ થઈ ગયા. અને વિવેક સાગર સાહેબ 2 વખત વચ્ચે બોલવા ગયા, સ્વામી એમને રોક્યા. સ્વામી હાથ પકડ્યા, સાંકે રહેવા દો, વાત ના કર, એને ઠલવી લેવા દો. અને પછી બહુ જ બોલ્યા, અને પછી બીજી વખત રિપીટ કર્યું, થોડું મેટર ત્રીજી વખત રિપીટ કર્યું. સાંજ આપણે લગભગ 45 મિનિટથી 1 કલાક સુધી નોન સ્ટોપ ફાયરિંગ એમણે સ્વામીને કર્યું. વિવેક સાગર સ્વામી એકદમ ધુઆ ફુઆ થઈ ગયા. બાપણ વિવેક સાગર સ્વામી બે જ હતા રૂમમાં. વિવેક સાગર સ્વામી કીધું મને એમ થયું કે હમણાં પકડીને બહાર નાખી દઉં. પણ સ્વામી એકદમ કંટ્રોલમાં હોય ને, સ્વામી એકદમ પેશન્ટ હોય, સ્વામીએ ના પાડી દીધી સ્વામી કે તમે ના બોલશો વચ્ચે, તમે તમે વિવેક સાગર સ્વામી કંઈ બોલી ના શક્યા. અને પછી જતા રહ્યા વિવેક સાગર સ્વામી, કે આવા આવા લોકો આમ ચાલે છે, તમે કીધું આમ લે. સ્વામી કે મનમાં બધું લઈને આવ્યા હતા, ઠાલવી લીધું. આપણે આપણે આત્મા છીએ, આપણે અક્ષર છીએ, આ દેહ આપણે છીએ, એની દેહને કહીએ, આત્માને ક્યાં કહીએ? એટલે સમજણ શાંત સ્વામી બેઠા હતા. પણ 1988 સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ 68મી ત્યાં નૈરોબી ઉજવાઈ, ત્યારે ત્યાં સભામાં સ્વામીશ્રી બેઠા હતા. બધા સદગુરુ સંતોને મહાનુભાવ હતા, અને તે વખતે આ વ્યક્તિ ત્યાં નૈરોબીમાં હતી, અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ઘણા બધા ગુજરાતીઓ ભેગા થવાના છે, અને આ વ્યક્તિ પોતે ગુજરાતી, આટલા બધા ગુજરાતી એનઆરઆઈસ બધા ત્યાં ભેગા થવાના છે. તેની બે ત્રણ મોટા સ્પેશિયલ પ્રોજેક્ટ્સ એમના પર્સનલ ટ્રસ્ટના હતા, એની ઈચ્છા હતી કે એની માટે થોડું ડોનેશન્સ કલેક્ટ થાય, એટલે કે એ સભામાં જઈને અપીલ કરું. એટલે સભામાં આવ્યા, અને જ્યારે તે વખતે 88માં આવ્યા ત્યારે હી વોઝ નોબડી. એક પ્રશ્ન મોટો થઈ ગયો, એના લીધે એમને પ્લાનિંગ કમિશનમાંથી પણ રિઝાઇન થવું પડ્યું, એઝ કેબિનેટ મિનિસ્ટર પણ રિઝાઇન થવું પડ્યું, અને પછી એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા હતા. એન્ડ હી વોઝ જસ્ટ અ પ્રાઇમરી મેમ્બર ઓફ અ પોલિટિકલ પાર્ટી ઇન ઇન્ડિયા, એટલે કાંઈ જ પોઝિશન ન કહેવાય. એના જેવા તો બધા કેટલાય ફરતા હોય, પણ એમને જોયા સભામાં આવતા, અને સ્વામી આસનેથી ઊભા થયા. જેમ હરિસિંહ અને ભગવાનસિંહને જોઈને મહારાજ ઊભા થઈ ગયેલા, એમ ભલે જાણતા હતા કે આના મારા પ્રત્યે ખૂબ જ રાગ દ્વેષ છે અંતરમાં, પણ મહારાજ એક ખુલ્લા દિલે, એક મિત્રતાના ભાવે આમ મહારાજ ઊભા થયા. કેવળ એક કલ્યાણની ભાવના સ્વામી સભામાંથી ઊભા થયા. અને સ્વામી એમ આટલું લાંબુ સ્ટેજ હતું, સભાના મધ્યથી છેક ખૂણા સુધી સામા ચાલ્યા, અને ઉપર આવ્યા, સ્વામી એમને નામ દઈને બોલાવ્યા. સામેથી સ્વામી હાથ લંબાવ્યો, અને હાથ લંબાવીને સ્વામીએ શેક હેન્ડ કરીને હાથ પકડીને સ્વામી લઈ આવ્યા. વચ્ચે જે જે સદગુરુ સંતોને મહાનુભાવો બેઠા હતા, એ બધાનો વ્યક્તિગત સ્વામીએ પરસ્પર એકબીજાનો પરિચય કેળવ્યો. અને તે વખતે સ્વામી છેક આસન સુધી ગયા, અને સ્વામીએ ત્યારે ઈશારો કરી દીધો, એટલે વ્યવસ્થાપકે એક સોફા મૂકી દીધો. સ્વામી એમને પ્રેમથી ત્યાં બેસાડ્યા, ત્યારે એમને આંખમાં ઝળઝળી આવી ગયા કે આ વ્યક્તિ, આ પુરુષને તે દિવસે હું ગમે તેમ ભૂલી ગયેલો. મને અપેક્ષા નહોતી, મનમાં એમ થઈ ગયું કે મને અપેક્ષા નહોતી કે આ વ્યક્તિ મને આવી રીતે સત્કાર આપશે, આટલા પ્રેમથી મને બોલાવશે, પણ એમને બોલાવ્યો. એમને આંખમાં આમ ઝળઝળી આવી ગયા. વિવેક સાગર સ્વામી કહે છે કે એમની આંખનો મુખારવી, એને મુખારવીને ચહેરો, એ ઝળઝળી આપણે જોયો તો આપણને ખબર પડી જાય કે એને પ્રાસિત થયું. વિવેકસાગર સાહેબ કે પહેલાં તો આમ જોવું નહોતું ગમતું એની સામે, હા કે અહીં ગયો સભામાં કે, પણ જે સ્વામી એટલો પ્રેમથી એમને સ્વીકાર અને આવકાર અને બેસાડ્યા, અને સ્વામીએ પોતે કીધું શું વાત છે બોલો, એટલે એમણે આખો બીજા પ્રવચનો ચાલુ હતા ત્યાં સુધીમાં આખો એમનો પ્રોજેક્ટ સ્વામીને કહ્યો. સ્વામી વ્યવસ્થાપકને બોલાવીને સ્વામી કીધું કે આની જાહેરાત કરો અને એ પ્રવચન કરશે. સ્વામી એમનું પ્રવચન ગોઠવડાવડ્યું, અને પછી સ્વામીએ પોતે જ્યારે આશીર્વાદમાં, સ્વામીએ પોતે પણ સભામાં અપીલ કરી કે આપણે અહીંયા આવ્યા છીએ ગુજરાતથી, અને આવી રીતે બહુ સારું કામ કરે છે, તો આપણે અનુકૂળતા હોય તો બધી રીતે આપણે એમને સપોર્ટ કરવો. અમારી પણ બધાને અપીલ છે કે બધા એમને સહકાર આપો, અને સભા પછી અહીંયા બેઠા હશે, બધાને મળશે તો પ્રેમથી બધા મળજો. અને સભા પતી ગઈ ત્યારે સ્વામીના ચરણોમાં પડી ગયા, આમ માથું ટેકવી દીધું, અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કે સ્વામી આપ ખરેખર એક મહાન સંત છો, આપના હૃદયને કોઈ ખૂણો જ નથી, બાકી મેં આપના વિશે જે વાત કરી અને આપને બોલી ગયો મને માફ કરજો. સ્વામી કે ના ના, પ્રસંગ ભૂલી જવાનો, એ હવે યાદ જ નહીં રાખવાનું, થઈ ગયું, આજે આપણે હળ્યા મળ્યા, વાતચીત થઈ ગઈ, તો અમને પણ અમારા અંતરમાં તમારા પ્રત્યે કંઈ નથી, અને તમને પણ અમારા પ્રત્યે કંઈ નથી, તો આપણે હળ્યા મળ્યા. એકદમ મિત્રતાથી સ્વામી અમને બોલા ચલાવ્યા, અને ખૂબ સ્વામી પ્રત્યે અમને ભાવ થઈ ગયો, પસ્તાવો પણ એટલો બધો થયો. પણ જો મહારાજ સર્વેનું સારું ઈચ્છતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સર્વેનું સારું ઈચ્છે છે, આવી એક ભાવના હંમેશા મહારાજના અંતરમાં રહેતી, એવી પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ હંમેશા રહે છે, તો આવો એક બહુ જ મોટો ગુણ અજાત શત્રુતાનો એ મહારાજમાં હતો, એ આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય. આમાં તો અનંત ગુણો આપણને સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે, અત્યંત ભગવદી ગુણો, આ બધા દિવ્ય અને કલ્યાણકારી ગુણો, છતાં એકદમ આનંદી સ્વભાવ, હળે મળે એકદમ હળવાશ છે. આટલા મોટો સંપ્રદાય સ્વામી ચલાવે છે, છતાં એમના અંતરમાં કેટલી બધી હળવાશ છે. જ્યારે આપણે ટેન્શનમાં, આપણે તો પાંચ જ બોગસ કામ નાના સવારના પરમાં ભેગા થઈ ગયા હોય ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનો, ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું, બેંકમાંથી ચેક લઈ આવવાનો, આટલા પાંચ નાના નાના કામ ભેગા થાય ને, સવારના પરમાં ચાલુ પૂજાએ બેંકમાં જઈ આવે, ઠેર બેંકમાં કાઉન્ટર ઉપર અડીને પાછો આવે, હા પૈસા લઈને પાછો આવે. એક પ્રમુખ સ્વામી સિવાય બીજી બધી જ માનસી ટોપ થાય છે. આપણે જોજો, આમ છેક છોકરાને ડ્રેસ આય પહેરાવી દે, અને છેક ગાડીમાં બેસાડીને છેક સ્કૂલે જઈ આવે, સ્કૂલ ટીચરને અડાડીને ક્લાસમાં મૂકીને પાછો આવે, ને પછી ખબર પડે ના હું તો પૂજા કરું છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થઈ જાય. કારણ કે એના પૂજા સિવાય તો આપણે કોઈ શાંતિ જ નથી ને, આખા દિવસનું ટાઈમ ટેબલ એમાં જ ગોઠવાય, આખા દિવસનું ટાઈમ ટેબલ જોઈએ પૂજામાં જ આપણે ગોઠવાય, કારણ કે એના સિવાય તો પાછો આપણે ટાઈમ નથી, ટાઈમ ટેબલ ગોઠવવાનો ટાઈમ નથી આપણને, સ્કેડ્યુલ ગોઠવવાનો આખા દિવસનો. પણ છતાં જો સ્વામીને તો આપણે આટલા કામમાં આટલું ટેન્શન રહે છે, તો સ્વામી તો કેટલું હળવાશ, કેટલા પ્રેમથી આનંદથી એકદમ હળવારી શકે છે અને સાથે રમૂજી પણ એટલા. એક છેલ્લો પ્રસંગ પૂરો કરી દીધો, આમ તો સમય થઈ ગયો છે, પણ મહારાજ પણ એવા આનંદી અને રમૂજી હતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આટલા ધીર ગંભીર દેખાય છે સભામાં, અને ઘણી વખત વ્યક્તિગત મુલાકાતમાં પણ અત્યંત આનંદી અત્યંત રમૂજી છે. અને મહારાજ પણ એટલી બધી રમૂજ ઊભી કરતા. શ્રીજી મહારાજની સાથે એક પ્રાગજી દવે કથાકાર ફરતા, બહુ સારી કથા કરતા, અને મહારાજ કાયમ સભામાં એમને કથા કરાવતા. અને વડીલ કોઈ સંતો પરમહંસો આવે સભામાં, એની કથા પહેલાં એ પોલે કથા કરતા, બધા બેઠા હોય ને સભા બધી ભરી જાય, પછી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જે વિદ્વાન સંતો કથા વાર્તા કરે, ભાઈ કીર્તન ગાય, મહારાજ પછી છેલ્લે આશીર્વાદ આપતા. એટલે પ્રાગજી દવેની કથા બધાને ગમતી, સારી લાગતી, મહારાજને પણ ખૂબ ગમતી, પોતે વિદ્વાનને શાસ્ત્રો બધું જાણે. હવે એમની કથામાં મહારાજની ભેગા ભેગા ફરતા ઘણી વખત બને કે સમય ઘણો બધો પસાર થઈ જાય, એટલે ઘણા બધા વર્ષો વીતી ગયા, એમની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ. એક બાજુ એમને પરણવાની ઈચ્છા બહુ, પણ ઉંમર ઘણી મોટી થઈ ગયેલી, તે જમાનામાં તો નાની ઉંમરે લગ્ન થતા તે કોઈ હવે કન્યા દેખાય નહીં. તો જે જે ગામમાં મહારાજની સાથે ફરે ને ત્યાં સ્થાનિક હરિભક્તોને કહે કે ભાઈ કંઈ હોય તો કહેજો ને, આપણને મારે લગ્ન કરવાના છે. મહારાજની મરજી છે જ, મેં એમને પૂછી જ લીધું છે મારે લગ્ન કરવાના જ છે, તો કોઈ હોય તો કહેજો ને કહે છે. એટલે કોઈ હરિભક્ત કે સારું કહેશું, મહારાજને પૂછે કે મહારાજ પ્રાગજી દવે કથા પૂરી થઈ પછી આવું કહેતા, મહારાજ ક્યાં જોજો કંઈ હોય તો એમના લગ્ન થાય તો સારું છે, ને એમની ઘણી મોટી ઉંમર 34-35 વર્ષની થઈ ગઈ છે. મારે પૂછે તે જમાનામાં તો એ બહુ જ મોટી ઉંમર કહેવાય, એટલે કોઈ લગ્ન કરનાર મળે નહીં. હવે મહારાજને પણ આ બધી વાતને ઘણી વખત મહારાજ પણ એમની મસ્કરી કરતા. હવે એક વખત છે ને ગઢડામાં પારણની પૂર્ણાવતિ થઈ, અને મહારાજે દાદા ખાચર પાસે 50 રૂપિયા પૂર્ણાવતીના ભેટ રૂપે મુકાવ્યા, અને બહુ રાજી થયા કારણ કે ભાગવતની પારણ એક મહિના સુધી પ્રાગજી દવાએ કરેલી, એ બધા હરિભક્તોએ પૂજન કર્યું, દાદા ખાચર વિશેષ ભેટ મૂકીને પોતે બહુ રાજી થયા. 50 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. મહારાજના વખતમાં 11 રૂપિયા તોલો સોનું હતું, એ 50 રૂપિયામાં એટલે 5 તોલા સોનું થયું, કેટલી બધી મોટી રકમ ભેટમાં મુકાવડાવી, રાજી થયા. અને પછી મહારાજ ઊભા થઈને સભામાંથી આવતા હતા ત્યાં શેખજીને આવતા જોયા. મહારાજ કે શેખજી શું તમે આ એક મહિના સુધી ભાગવતની પારણ આટલી સરસ પ્રાગજી દવાએ કરીને તમે આજે નહીં કે મહારાજ જવા દો ને, આ બધું કેટલો કામ વેપાર ને બધું થઈ ગયું ને બધું રહી ગયું. મહારાજ કે તમે આવી જવાના હતા ને આવ્યા નહીં, તો કે મહારાજ આવું બધું થયું. એ બધું વાર્તાલાપ ચાલતો ત્યાં પ્રાગજી દવે નજીક આવ્યા, અને મહારાજ એક બાજુ શેખજીને જોયા ને એક બાજુ પ્રાગજી દવેને જોયા, એટલે મહારાજને કંઈક ક્લિક થયું. એટલે મહારાજે આમ ગોળ ફરીને પ્રાગજી શેખજીની સામે આમ આંખ મિચકારી, આમ સહેજ આમ આંખ મારી, એટલે શેખજીને ખબર પડી ગઈ મહારાજ જરા મસ્તીના મૂડમાં છે. એટલે મહારાજ કે શેખજી તમારી બીવી કેટલી? હવે આ તો મુસ્લિમ એટલે એક કરતાં વધારે હોય પણ શકે, એટલે શેખજી કે મહારાજ મારે 2 બીવી. મહારાજ કે તમારી ઉંમર કેટલી? તો કે મહારાજ મારી ઉંમર 40. મહારાજ કે તમારે 2 બીબી નહીં તો? એકની 37 ને એકની 32. કે મહારાજ કે આમ અમારી એક આજ્ઞા તમે પાડશો? તો કે મહારાજ 100% આપની આજ્ઞા હોય ને આપ રાજી થઈને કહેતો શું કામ ના પાડું. મહારાજ કે એમ કરો ને, આ એક બીવી પ્રાગજી દવેને આપી દો ને, એક બીવી પ્રાગજી દવેને આપી દો ને. કે એટલે પ્રાગજી દવે આ બાજુ બાબા સાંભળતા હતા, એટલે જેને આમ ફોર્મમાં આવી ગયા, ગોઠવાઈ ગયું, ગોઠવાતું લાગે છે. કહે છે મહારાજ કે પ્રાગજી, પછી આ શેખજી એમ કહે છે કે હું તો એક બીવી આપી દઉં, એ તો હા પાડે છે અમારી આજ્ઞા માટે, તો તમને અનુકૂળ છે ને? કે હા મહારાજ પ્રેમથી હું જોઈ આવું, અને 2માંથી જે અનુકૂળ હોય હું સિલેક્ટ કરી આવું. કે એટલે મહારાજ કે શેખજી, ભાઈ તમને મંજૂર છે 2માંથી જે સિલેક્ટ કરે? શેખજી કે મહારાજ મને મંજૂર, કારણ કે શેખજી જાણતા કે મારે તો ખાલી આંખ મિચકારી મસ્કરી કરતા હતા, મને મંજૂર છે. મહારાજ કે પ્રાગજીન કે સારું તો જઈ આવજો ઘરે. કે ના ના મહારાજ હું જઈ આવીશ. કે એમાં શું કે અત્યારે ચાલું? ચાલો કે શેખજીન કે ચાલો અત્યારે ઘેર કે આપણે. તે મહારાજ ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કે તો કોકની પરણેલી સ્ત્રી અસર ના પાડશે, અને મુસ્લિમ છે મુસલમાન ના પાડશે, આ પાડીને બેઠા. તે મહારાજે સ્ટેપ 2, મહારાજ કે શેખજી અમે તમારા ઘરે જમવા માટે આવ્યા અને રસોઈ બહુ સરસ બનેલી, અને ત્યારે અમે તમને પૂછ્યું કે રસોઈ બહુ સરસ બની છે, કોણે બનાવી? ત્યારે તમે કહ્યું કે મેં બનાવી. ત્યારે મેં તમને ખબર છે પૂછેલું કે તમારા ઘરમાં 2 બીવી છે ને તમારે રસોઈ બનાવી પડે છે? ત્યારે તમે મને એમ કહેલું કે 2 બીવી છે પણ 2માંથી એકને રાંધતા નથી આવડતું, એટલે મારે બનાવવી પડે છે, એવું તમે કહેલું કે નહીં? શેખજી સમજે કે હા મહારાજ મેં કહેલું. મહારાજ પ્રાગજીને કે જો આવું છે, 2માંથી એકને રાંધતા આવડતું નથી, અને તમે લઈને ઘરે આવશો ને તો રસોઈ શેખજી અત્યારે બનાવી આપે છે, તમારે રસોઈ બનાવી આપવી પડશે. પ્રાગજી કે મહારાજ શેખજી એટલું કરે છે તો હું નહીં કરું. કે શેખજી આટલું કરે છે તો હું નહીં કરું. કે એટલે કે મહારાજ બધું જ ચાલશે? કે મહારાજ તો ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કે ના પાડશે, તો આ તો પ્રાગજી કે આવા જ દો. મહારાજ કે પણ આવી રીતે રસોઈ ના કરે તો ના ચાલે ઘરમાં. કે છે અને તમારું ઘર કેમ ચાલશે રસોઈ નહીં આવડે ને રસોઈ નહીં કરે તો? કે મહારાજ એ બધું હું કરીશ, તમે જરાય ચિંતા ના કરશો, બધું ચાલશે, પણ તમે ગોઠવી જ દો. હવે આ વાત આટલી માંડી છે ને તો દર વખતે તમે આટલી વાત માંડો છો ને પછી પૂરી કરી નાખો છો, એની કરતાં આ વખતે વ્યવસ્થિત પૂરી કરો. મહારાજ આમ ચેકમેટ થયા, મહારાજ કહેવાય આને શું કરવું કહે છે. અને પછી મહારાજે સ્ટેપ 3 ચલાવ્યું. મહારાજ કે તમારે શેખજી બે બીવી તો ખરી, પણ એ તો મુસલમાન છે ને પછી એ હિન્દુને પરણે ખરા કે? એટલે મહારાજ શેખજી કે એ મહારાજને પૂછવું પડે કે? પ્રાગજી કે નાના મારા તમે આજ્ઞા કરો ને કે ના શું કરે કે છે? પ્રાગજી પેલા મહારાજ કે બરોબર, તો શેખજી આપણા સત્સંગી છે કે એમના ઘરવાળા બધા કે સત્સંગી નથી અમારી આજ્ઞા પાડે કે? પ્રાગજી કે સારું તમે કાયમ વાત ઊભી કરો છો ને એમને એમ પૂરી થઈ જાય છે કે હરખું મારું આવા જ નથી દેતા. પછી મહારાજે સાંખ્ય કરાવ્યું. મહારાજ કે જો આ અમારી સાથે ફરી શકો છો, આ સુંદર કથા વાર્તા થાય છે, બધા હરિભક્તો તમારી ઉપર ખૂબ રાજી છે, એ એટલે અમે પણ ખૂબ રાજી છીએ. આવી સેવા નહીં મળે, વર્ષે 6-8 મહિના અમારી સાથે ફરાય છે, પેલું લફરું પાછળ અડી જશે તો પાછું આ નહીં થાય, અને સેવા કરવા જવું હશે દિલ્હી અક્ષરધામમાં વહેલું નહીં જવાય, એની કરતાં તમે રહેવા દો, આ એકલા છો એ સારું છે. અને ખૂબ બધું બળ આપ્યું મહારાજે. અને પાછા પ્રાગજી દવે આમ થોડા નિરાશ થઈ ગયા, સારું મહારાજ તમે કહો એમ એમ પાછા જાય. પણ મહારાજ એકદમ રમૂજી અને આનંદી હતા, એમ સ્વામીશ્રી પણ એકદમ રમૂજી એકદમ આનંદી. શોર્ટમેનનો પ્રસંગ કહી દઉં, આમ તો 10:05 થઈ ગઈ છે, 2 મિનિટમાં કહી દઉં. ઘણા બધા પ્રસંગોમાં સ્વામી એકદમ આનંદી એકદમ રમૂજી અને પ્રેમથી ઘણી વખત બધી વાત કરતા હોય છે. સ્વામી એક વખત ત્યાં રાજકોટમાં હતા, 19 ફેબ્રુઆરી 1995, 19-20-21 ત્રણ દિવસ થયેલા. અને સ્વામી પછી ત્યાં 21 તારીખે સવારે સ્વામી નીકળતા હતા ગોંડલ જવા માટે. તે વખતે આમ છેલ્લે બાથરૂમમાંથી ફ્રેશ થઈને સ્વામી આમ બેડરૂમમાં આવ્યા, ત્યાં સેવક સંતે હાથમાં ગાતર્યું આપ્યું. સ્વામી આમ ઉડતા હતા અને તે વખતે અગત્યનો એક ફોન આવ્યો અને સ્વામીને વાત કરી કે સ્વામી આ ફોન છે. અને સ્વામી કે સ્વામી હાથમાં ફોન લીધો અને સામેથી યુવક છે આપણો અમેરિકાથી એક, એને વાવાની વાત કરી કે સ્વામી મારા મધરધામમાં ગયા, સ્વામી કહેતો બધી રીતે વાત કરી, બધું અસ્થિર બધું પતી ગયું, તો કે આ બધું વિધિ પતી ગઈ. પણ કે બાપા પ્રશ્ન થયો. સ્વામી કે શું પ્રશ્ન થયો? કે સ્વામીજી તો મધરધામમાં ગયા 10 જ દિવસ થયા છે અને બાપુજી એમ કહે છે કે મારે ફરી વખત લગ્ન કરવા છે. સ્વામી કે ના હોય કે છે કે એ 10 જ દિવસ તો નથી, ક્યાં એમને બીજા લગ્ન કરવા છે? અને કે સ્વામી કહે છે લગ્ન કરવા પણ સામે મળવું જોઈએ ને કહે છે. એ કે સ્વામી એમને બધું શોધી રાખ્યું છે અને એ તો કરી જ નાખવાના લગ્ન, આ તો હું તમને માહિતી આપું છું, એ તો જુદા બીજા ઘરમાં રહેવા ગયા ત્યાં રહેતા હતા અને ત્યાં લગ્ન થશે, આ તો મેં તમને. સ્વામી કે ના ફોન. એટલે કે સ્વામી કે એ તો બીજા ઘરે છે કે બીજા મકાને છે, અહીં નથી. સ્વામી તો ને સ્વામી એકદમ ફોર્મમાં આવી ગયા. સ્વામી કે કંઈ કરવાની જરૂર નથી ને, આપણે હવે આ મોટી ઉંમર થઈ ગઈ ને, ગઢડા થઈ ગયા ને, હવે 5-10 વર્ષ જીવમાં હું બીજી જરૂર છે ને ભગવાનનું ભજન કરવાનું, સેવા ભક્તિ કરવાની ને. સ્વામી કે પણ કે બાપા હું બધું સમજું. પેલા સ્વામી એની ઉપર વાર કરવા માટે કે સ્વામી બધું સમજું છું પણ આ તો બાપુજી આવું કહે છે. સ્વામી કે હું અત્યારે ગોંડલ જઉં છું અને હું કલાકમાં ગોંડલ પહોંચીશ, કલાક પછી મને ફોન કરે એવું કહે છે. કારણ કે બાપા નહીં કરે. સ્વામી કે ના શું કરે કે? એને કહેજો મને ફોન કરે કે? અને કે સ્વામી એમ પાવરથી જરા બોલ્યા એટલે પછી ફોન મૂકીને સ્વામી એમ બળાપો કાઢવા માંડ્યા. અને સ્વામી એકદમ ફોર્મમાં આવીને કે સ્વામી ખબર નહીં લોકોને કેમનું પૈણ ઉપડે છે કે 65 વર્ષે પૈણ ઉપડે છે, મારે ફરકત ઉમૂળ છે. સ્વામી કે એક તો હાથમાં લાકડી છે. અને પછી એમ સ્વામી અમે એક્શન કરી, બહુ જ રમૂજી એક્શન કરેલી, હાથમાં લાકડી લાખીને સ્વામી આમ ચાલતા ચાલતા સભામાં આવે અને એ પાછું આ ઉંમરે બીજી વખત પૈણવું છે. સ્વામી કે પેલી શું કહેવત છે? એટલે કે કોક બોલો ઘરડી ઘોડીને લાલ લગામ. સ્વામી કે હા એ આમ તાદરસ ફોન ઉપર જોયું કે? અને પછી સ્વામી જે હસ્યા છે, જે હસ્યા જબરદસ્ત હસ્યા. સ્વામી કે લોકોને આવું ગાન પણ ઉપડે છે, જે એક્શન ને બધું કે સ્વામી કરેલું ને અત્યંત રમૂજી. અને સ્વામી ત્યાં ગોંડલ પહોંચ્યા અને કલાક પછી પેલાનો ફોન આવ્યો. કારણ કે સ્વામી આજ્ઞા કરી હતી એટલે આમ સ્વામી સાથે જોડાણ સત્સંગી, એટલે ફોન તો આવ્યો. બાપા સ્વામી કે મને સમાચાર મળે ને તમારા દીકરાએ સમાચાર આપ્યા કે તમારે બીજી વખત લગ્ન કરવા છે, પોઈન્ટ બ્લેન્ક રહે છે સ્વામી તો પૂછ્યું. તો પેલા આમ ધ્રુતરદ્ર કે હા હા સ્વામી મારી ઈચ્છા છે. સ્વામી કે હા બોલતા શરમ નથી આવતી કે? અને જોગી મહારાજની આટલી સેવા કરી છે ના ઉંમરે બીજી વખત પરણવું છે? આજ્ઞા જ છે, પરણવાનું જ નથી કે? પણ કે પણ સ્વામી કે પણ કશું જ નહીં. એમ કરો આ ફોન મૂકી અને તાત્કાલિક તમે ટિકિટ કઢાવો, મને 2 દિવસમાં ગોંડલ મળો, ઇન્ડિયા આવી જાઓ પાછા, અમેરિકા આપણે રહેવું જ નથી કે? અમેરિકા રહેવું જ નથી, પાછા આવી જાઓ. અને પાછા બોલાવી લીધા ને અત્યારે હરિમંદિરમાં પ્રેમથી બિચારા પૂજારી તરીકે સેવા કરે છે હજી. પાછા ઇન્ડિયા બોલાવી લીધા સ્વામીએ. સ્વામી કે આપણે તમારા ગામમાં હરિમંદિર બાંધ્યું છે ને ત્યાં આપણે પૂજારીની જરૂર છે, અને પૂજારીને ગોઠવી દીધા. અને સ્વામી મળ્યા ત્યારે સ્વામી એટલી બધી ઘણી બધી રમૂજ કરેલી. સ્વામી કે આ માટલા ગયા હતા કે આ તમારું ધોત્યું જેવાના જબ્બો જો અને માથે ટોપી અરખી રહેતી નથી, આ માથે ટોપી અરખી અને બીજી વખત પહેણવું છે કે એમ કહ્યું. પછી સ્વામી ઘણી બધી વખત રમૂજ ઊભી કરીને પણ આમ ઉપદેશ પણ કડક થઈને આપેલો. પણ આવું ઘણી વખત બનતું હોય છે સારંગપુરના બધા સંતો આમ વાજિંત્ર હાર્મોનિયમને તબલા વગાડવા બેઠા અને સ્વામી આમ જમતા જમતા જોઈ રહ્યા. સ્વામી કેમ નહીં આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આટલા બધા એક સાથે વાગે ને, એટલે શું કહેવાય પેલું શું કહેવાય? એમ સ્વામી પૂછવા માંડે એટલે કોઈ કીધું સ્વામી ઓર્કેસ્ટ્રા કહેવાય. સ્વામી કે હા એ ઓર્કે છે કે આ એ ચાલે છે. સ્વામી કે આમાં છે ને સામે એક જણો લાકડી હલાવનારો હોય કે એ લાકડી હલાવે ને તો આ બધા બરોબર વગાડે તો વગાડે નહીં. તો સ્વામી કે ઘનશ્યામ બાપા ઊભા થાવ એમ કે ઘનશ્યામ બાપાને ઊભા કર્યા અને સ્વામી કે તમે આમ હલાવો લાકડી એ પ્રમાણે વગાડે. ઘનશ્યામ બાપા કે મને કાંઈ નથી આવડતું કે હું ક્યાંથી લાકડી હલાવું. કે સ્વામી કે આમાં જે હલાવતો હોય ને એને બહુ ખબર ના પડતી હોય, એમને જ હલાવતો હોય. કે સ્વામી કે જે હલાવતો ને એમને જ હલાવતો આવો કરતા. સ્વામી કે આમાં કાંઈ ના કરવાનું, બે લાકડી પડે આમાં જ કરવાનું હોય એટલે પેલા વગાડે. સ્વામી કે તો જે લોકોએ નક્કી કર્યું ને એ જ વગાડતો હોય. આમ તો પેલો આમ તો લોકોને ઉત્સાહમાં આનંદમાં રાખતો હોય, બાકી લાકડી હલે એમ કોઈ ના વગાડે. સ્વામી કોન્સેપ્ટ એવો હતો. તો ઘનશ્યામ બાપાને કે સ્વામી કે એમ નહીં વ્યવસ્થિત ઉભા, એટલે ગાતરીને બધું સરખું કરાયું આમ ઘનશ્યામ બાપાને ઉભા રાખ્યા. અને સ્વામી બધા કે જો ઘનશ્યામ બાપા હાથ લાવે એ પ્રમાણે તમારે વગાડવાનું છે. અને બધા 8-10 હાર્મોનિયમ ને 8-10 તબલાવાળા બધા સંતો બેઠા, નવા શીખનાર બધા સંતો, અને બધું રિધમ સાથે કરવાનું હતું. તે પણ સ્વામીનું સ્વરૂપ સાંઈ કે ઉભા રહો જમતા. સાંઈ કે ઘનશ્યામ બાપાને કંઈક હાથમાં આપો તો ખરા. એટલે આમ બધા શોધ્યું કે લાકડી જેવું મળે ક્યાંથી. તે બાજુના સ્વામીના રૂમમાંથી સાવણી પડી દીકરો સાવણી લઈ આવ્યો. સાવણી ઘનશ્યામ બાપા બિચારા સામી સામે એમ જોતા હતા ને કોકે સાવણી. ઘનશ્યામ બાપા હાથ તમે પછાડી આવું હતું હશે કે સાવણી હાથ તો પણ સ્વામી જે ખળખળાટ હશે. સાંઈ કે ના ના બાપા આપણે હલાવવાનું જ છે, તમારે આપણે લાકડી સમજીને હલાવું. કે પછી પાછું સાંઈ કે એમની ઘનશ્યામ બાપાનું રિસ્પેક્ટ સચવાય કે આપણે એક લાકડી લાવો. અને લાકડી ક્યાંક દેશો ત્યાં બધું તંત્ર ઊભું રાખ્યું 5-7-10 મિનિટ સુધી. અને લાકડી આપીને સ્વામી ઘનશ્યામ બાપાને હલાયા બે ચાર વખત. આમાં સાંઈ કે હવે તબલા સારું ગયો, પેલા લોકો જે વગાડ્યું એ જ વગાડ્યું. અને સ્વામી જોઈને જે હશે જે હશે મોઢામાં કોળિયો ચાવી ના શક્યા, પેટ એટલું ઉછળે, એમની આંખમાંથી એટલું બધું પાણી, જે હસતા હતા જે હસતા હતા. અને પછી ઘનશ્યામ બાપા બે ચાર વાળા થાકી ગયા. સ્વામી કે એમ નહીં, આ લોકો જ્યાં સુધી વગાડે ત્યાં સુધી વગાડ તમારે ચલાવવાનું. ઘનશ્યામ બાપા કે ઓ મેલ્યું લો કે એની વાત મેલ્યું કે મારે નથી હલાવું કે આ થાકી જાય કે છે ખબર છે. અને તોય સ્વામીએ 1/2 કલાક જમ્યા ત્યાં સુધી ઊભા રાખ્યા ઘનશ્યામ બાપાને. ત્યાં આમ મલાવડાયું. પણ સ્વામી આવી રીતે રમૂજ ઊભી કરતા હોય છે ઘણી વખત, પણ એ આનંદ માટે એકદમ આટલા હળવાય પોતે રહી શકે. સાંઈ જાણે કે ઘનશ્યામ બાપાને કડવું તો ફાવતું નથી, એમાં લીમડાનો રસ તો ફાવે જ નહીં. પણ ચૈત્ર સુદ પડવા આવે એટલે સ્વામીને 5-7 દિવસ સુધી પેલો થોડો લીમડો પાય. અને પણ એક ભારે ચરિત્ર છે સ્વામી, તમે લીમડો પીવા જુઓ ને પછી એમનું જે મોઢું થાય છે ને તમને એમ થાય કે સ્વામી એટલું કડવું લાગ્યું છે પરાણે પીતા એવું લાગે. તો સ્વામીને બધાની ઈચ્છાથી ઘનશ્યામ બાપાને પીવડાય, પણ એમ ઘનશ્યામ બાપા પીવે નહીં કડવો લીમડાનો રસ. એ તો સ્વામીને ભેળવવા પડે અંદર. એટલે સ્વામીને કહી રાખ્યું સંતો કે સ્વામી આપણે ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ પીવડાવી દેવો છે, પણ તમારા કાર્યક્રમમાં ભળવું પડે. સ્વામી કે વાંધો નહીં હું ભળી જઉં, શું કરવાનું છે કે. એટલે સ્વામી બધે સ્વામી સમજાવી દીધું. અને સ્વામી બરાબર નાસ્તો કરવા બેઠા ને પેલું આમ પહેલાં જ પીધું, ચૈત્ર સુદ પડવો હતો ને તમ લીમડો. એટલે સ્વામી આમ પીધો ને આમ મોઢું આમ થોડું બગાડ્યું. આમ સ્વામીને કુદરતી આમ સહેજ આમ થઈ જાય છે. એટલે ઘનશ્યામ બાપા આમ સામે જોઈને આમ નીચું જોવા માંડ્યા. સ્વામીને સામે જોઈને ખળખળાટ હસ્યા. સ્વામી કેમ બાપા નીચે જોઈ ગયા. એટલે કે શું પણ તમને ના ભાવતો કંઈ લીમડા પીવાની જરૂર નથી કે. સ્વામી કે ના ના તો ગુણ કરે ને આમ તે મહિમા ગાયો સોર સ્વામીએ, હું ઇન્ટેલિજન્ટલી આમ મહિમા ગાયો. અને પછી એક સંત છે આખો ગ્લાસ ભરીને લઈને આવે કે લો સ્વામી, સેવક સંતને આમ આપ્યો હાથમાં ગ્લાસને બોલ્યા જોસથી કે લો ફર્સ્ટ ક્લાસ તાજી દ્રાક્ષનું જ્યુસ છે કે પીવો, લીલી દ્રાક્ષનું જ્યુસ. એટલે સ્વામી કે કેમ લીલી દ્રાક્ષનું જ્યુસ અત્યારે કાઢ્યું ઠાકોરજીને ધરાવ્યું. તો કે હા બાપા ઠાકોરજીને ધરાવ્યું પણ અંદર ફ્રીઝમાં પડેલું એટલે થોડુંક ઠંડુ થઈ ગયું, થોડુંક ગરમ કરીને અત્યારે લાયા. સાંઈ કે વાહ સરસ છે. એમ કે સેવક સંતે સ્વામીને હાથમાં આપ્યું અને સ્વામી આમ થોડુંક આમ એક સીપ લીધું આમ અડાડ્યું મળે. સ્વામી આમ સ્વામી કે વાહ સરસ છે. લો ઘનશ્યામ બાપા ભલે કડવું ના પીવો, લો આ ગળ્યું પીવો કહે છે. એમ કહીને ઘનશ્યામ બાપાને હાથમાં આપ્યું. સ્વામી કે પણ એક શરત, મોઢે અડાડો તો પછી છૂટો નહીં કરવાનો ગ્લાસ, એમને પી જવાનું કે. ઘનશ્યામ બાપા કે હા એમને પી જાઓ કેમ કે ઊભા કર્યા અને ગ્લાસ આમ મોઢે મળે. સ્વામી કે આમ મોઢે મળે અહીંયા એમને ગંધ તો આવી ગઈ એકવાર. સ્વામી કે પીજાઓ પીજાઓ નીચે ના લેજો કે ના પીજાઓ કે છે. અને મોઢે અડાડીને સ્વામી ખળખળ પીવડાવી દીધો. અને જે ઘનશ્યામ બાપાનું મોઢું થાય ને એના અંતર દુનિયામાં આગળ રગે રગમાં કડવાશ પ્રસરી ગઈ. અને સ્વામી તો જે હશે જે હશે એ વખતે પણ આમ સ્વામીનું આખું ઉછળતું પેટ અને એની આંખોમાં જે પાણી જાય ને સ્વામી હાથમાં કોળિયો એમને રહી ગયો. નીચું જોઈને હશે ને આમ ઉપર જોઈને હશે ને ગાતરિયું આડું એમની જે સ્ટાઇલ છે ને બહુ હશે ત્યારે આમ ગાતરિયું આડું કરી દે છે. જે હશે આ બહુ જ હશે સ્વામી. પણ સ્વામીએ ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ કડવા લીમડાનો રસ પાયે છૂટકો કર્યો. ઘનશ્યામ બાપા બેસી ગયા. અને પછી છેલ્લા આમ એવા મોઢું કડવું કરીને તરત પાણી લાવ્યા ને કોગળા કર્યા ને બધું કર્યું. અને સ્વામી પછી થાળમાંથી કંઈક આમ ગળ્યું ચકતું આપ્યું ઠાકોરજીને. થાળ સ્વામી કે બાપા આ જમો, તમારું મોઢું જરાડું થઈ જાય, મારે નથી જમવું કે આ કડવું તમે પીવડાવી દીધું કે. તો એ સ્વામીએ આપ્યું ને પછી પ્રેમથી પાછા જમ્યા. અને પછી ઘનશ્યામ બાપા આમ જોતા હતા કે કોણ હતો કે આને ફોલાઈ ગયો કે કોણ એવો હતો કે. એટલે સ્વામીને એમ સ્વામીને ફોસલાવી ગયો કોણ હતો કે કોણ હતો કારે પોલ આવી ગયો કે. અને પછી ઘનશ્યામ બાપા કે તમે એક્ટિંગ ટોપ કરો છો કે, તમને ખબર હતી કે નહીં આ કડ, તમને જ ખબર હતી ને કે કડવા લીમડાનું દ્રસ છે કે. તમે તો મોઢે અડાડ્યો ત્યારે આમ એક ઘૂંટડો લીધો હતો એમ, તમે તો આમ જાણે મોઢા ઉપર આમ મલકાતા બહુ સરસ પીધું હતું. સ્વામી કે ગંજામાં પણ નિષ્કપટ થવું? તો કે મેં ઘૂંટડો પીધો જ નથી, આ પ્રસાદીનું નથી કે છે. પણ આટલા પ્રેમ સ્વામી પણ અમુક વખતે એકદમ આનંદીને રમૂજી હોય છે, પણ મહારાજ એવો આનંદ કરાવતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણો બધો આનંદ. સંતો હરિભક્તો મહારાજ એક વખત સુરા ખાતરને કે શાસ્ત્રીય સંગીત ગાઓ. સુરા ખાતર કે મને ના આવડે, હું ક્યાં કુદર ધૂને ગાઉં છું સભામાં તો શાસ્ત્રીય સંગીત ગાઉં. મહારાજ કે તમને આવડે છે, એમાં કે બહુ શાસ્ત્રીય સંગીતમાં હોય નહીં, આમ ગાતા ગાતા વચ્ચે ઊભા ના રહીએ શું ગમને, ઊભા રહીએ શાસ્ત્રીય, એમાં કંઈ બીજું હોય નહીં કે. મહારાજ એવી વ્યાખ્યા, મહારાજ કે આ ગાવ એટલે શું ગમ કહેવાય, આ આ આ ગાવ એટલે શાસ્ત્રીય, એમાં કંઈ બહુ લાંબુ હોય નહીં, વચ્ચે થોડુંક આમ ખચકાવાનું ઊભા રહેવાનું. સુરા ખાતર કે પણ એવું ના ફાવે. મહારાજ કે ફાવે, એક તો દૂધ પાક ફૂલ પીરસેલો અને આમ અહીં સુધી, અને બપોરનો સમય મહારાજ ખાટલા ઉપર આડા થયા, સુરા ખાતર બાજુ પગ દાપતા હતા મહારાજ. મહારાજ કે આવડે તમને શાસ્ત્રીય? મહારાજ કે ના આવડે. મહારાજ કે જો હું તમને ગવડાવું, બોલો તમને આવડે? તો કે આ મહારાજ કે તમારું આ પેલું શું કહેવાય ને અંગરખું, એ ઊંચું કરો ને આંખ બંધ કરી દો કે, અને શ્વાસ ભરી લો અંદર. તો કે આ ઊંચું કરીને શ્વાસ ભરી દીધો, અને મહારાજે સૂતા સૂતા પડખું ફરી જમણા પગનો અંગૂઠો સુરા ખાતરની ડૂટીમ ભરાયો. અને મહારાજ કે હવે ગાવતો, એટલે મહારાજ કે ખાઈ આ તો કરો, એટલે આમ સુરા ખાતર આ શરૂ કર્યું, એટલે મહારાજે ગોદા માર્યા બે ચાર, એટલે આ આ આ સર. મહારાજ કે આ શાસ્ત્રી, આમાં કે બહુ હોય નહીં આટલું જ હોય. મહારાજ આમ પેલો ડૂટીમાં અંગૂઠો ભરાય ગોદા મારે ચાર પાંચ, આમ સુતા સુતા જ આ આ આ આ થઈ જાય. મહારાજ કે આ શાસ્ત્રીય સંગીત, આમાં કંઈ બીજું ગાનાર બધા આટલું જ કરે છે. પણ એકદમ રમૂજ, પણ એકદમ આનંદી અને રમૂજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય. આવા તો અનંત ગુણો છે, આપણે વાતો કરશું તો જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ હરે. સંવત 378 ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કચેરીના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા. રાત્રિને સમયે રાત્રે કથા વાર્તા ચાલતી હોય ધમધોકાર, ગઢડામાંથી દાદા કચેરી દરબાર શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનનો ભક્ત હોય તો નહીં તો બસ મન મોજી ગમે એમ કરે ફરે. પણ જો ભગવાનનો ભક્ત હોય, આપણે બધા ભગવાનના ભક્ત છીએ એટલે આપણા માટે પ્રશ્ન છે. પછી મુક્તાન સ્વામી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે એના જ મનમાં હોય, બીજા ફાલતુના મનમાં કંઈ હોય નહીં, મનમાં તો એમ હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. જે આપણે ભજન કરી ભજન કરતા હોય તો એની વાત છે, ના કરતા હોય અને મનમાં એવી રીતે કરતા હોય એની વાત જુદી છે. પણ જો ભગવાનનો ભક્ત હોય એને મનમાં એમ હોય કે ભગવાનનું ભજન કરવામાં એકે સ્વભાવ અંતર કરે એવું ના જોઈએ, એ એની ટેક છે. ભગવાન કેવા ભગવાન, ક્યારે મળ્યા નથી અને એ ભગવાન આપણને મળ્યા, અનંત કાળ વીત્યા તો આ ભગવાન મળ્યા નથી, ક્યારે મળ્યા નથી અને આ વખતે મળ્યા તો આપણે આ બધું જો આ પૈસા કમાણી હોય, તમને આમ બમ્પર ઓફર હોય લોટરીમાં અને બીજી તે બધા પડાપડી કરે નાખે, તો આ બમ્પર ઓફર જ છે. બમ્પર ઓફર તો કાંઈ ના કહેવાય, એ તે ભગવાન બધાને મળ્યા છે, બમ્પર ફરો તો એક જણને હોય, બે જણને હોય, પણ આ તો બધાને મળ્યા છે. જેને ભગવાનને રાખવા હોય એની વાત છે. ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ સ્વભાવ રહી જાય છે, તેનું શું કારણ છે? મનમાં દ્રઢપણે છે કે એકે ભગવાનનું ભજન કરતા એકે સ્વભાવ અંતરાય કરે એવો રાખવો નથી, છતાં રહી જાય છે, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. વૈરાગની દુર્બળતા હોય એ ગમે એટલું કરે, પણ વૈરાગ છે ને આ સમજણનો વૈરાગ છે, એમાં બધું ઘણું બધું આવી જાય છે. તો એવો વૈરાગ હોય તો એ વૈરાગની ખામી છે, એટલે આ સ્વભાવ રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? દરિદ્રી હોય, ગરીબ કંગાલ હોય, અને એને ઘણી બધી સારા સારા ભોજન સારા સારા વસ્ત્રોની બધી ઈચ્છા હોય, પણ ક્યાંથી મળે એને? તેમ જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. જો સાધુ જેવી તેવી વાત નથી, જેવી તેવી પદવી નથી. શ્રીજી મહારાજે તો જેમ જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ એ કરીને સરખું, એટલે ભગવાન સંત સરખા જ ગણાય. મુક્તાન સ્વામી પણ કહ્યું કે હરિજન હરિ સમજાણવા, હરિજન હરિ સમજાણવા, એટલે એ ઘણી મોટી પદવી છે. પણ તોય ભગવાન તો ભગવાન રહે છે, પણ તોય એમના સમકક્ષ સંતને ગણ્યા છે. તો આપણે પણ આ સંતની પદવી પામવા માટે મહારાજે કહ્યું કે એ વૈરાગહીન હોય અને તે બધું ઘણું ઘણું સારા વસ્ત્ર સારા ભોજન ઈચ્છે, બધી ક્યાંથી મળે? તેમ વૈરાગહીન હોય એમ સારા ગુણો સાધુતાના ગુણો આવવા ઘણા કઠણ છે. એ સહેલાઈ નથી. સાધુતાનો ગુણ યોગી આવે કે સાધુતા એટલે શું? આ પહેર્યા એટલે સાધુ નહીં, પહેર્યા તો ઓલા બીજા ગંજેરી ભંગેરી પણ પહેરે છે, એ નહીં. સાધુતાના ગુણ એટલે આંતરિક વસ્તુ છે, અંતરની વસ્તુ છે. ભગવાનને અખંડ ધારી રહ્યા હોય અને એના બળે કરીને બધી ક્રિયા કરે, તો સાધુતાના ગુણ આંતરિક વસ્તુ છે. અને યોગી બાપા કહેતા કે સાધુતાના ગુણ, સાધુતા એટલે શું? ખમવું, ખમવું, જે ખમે બધી રીતે ઓલરાઉન્ડ બધી પ્રકારથી ખમે એને સાધુ કહેવાય. આપણે તો આપણે નીચે રેલો આવે તરત ભડકો થાય અને એસીને તેસીને સાત પેઢી સંભળાવી દઈએ, એટલે પણ જે સાધુતાનો ગુણ એને મનમાં હોય જ નહીં. કોઈ માટે આખી દુનિયામાં કોઈ માટે એને વેરભાવ હોય નહીં, બધા મિત્ર માને અને એ સાધુતાની વસ્તુ બહુ જુદી છે. એટલે આપણે તપાસ કરીએ તો બધી મોટી મોટી પોલ નીકળે આ સાધુતા.

વસ્ત્રો એની ઈચ્છા તો હોય પણ ક્યાંથી મળે? એમ મહારાજે કહ્યું કે તેમ વૈરાગીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. સાધુ આપે, સાધુને આપણે ઢગલા બંધ સાધુ જોઈએ છે આ લુગડામાં, એટલે આપણે ચિત્ર કંઈ જુદું જ હોય છે સાધુતાનું. પણ સાધુતા ખરેખર યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ આવા સાધુ, એ સાધુ ક્યાંય ન મળે. તમે દેખાય તમને, આપણને ખાત વેત હાથ પકડીને બધું કરીએ, ક્રિયા કરાવીએ બધું, પણ એ સાધુ ભગવાનનો વશ છે, ભગવાન અખંડ રાખ્યા છે, અને એ વાત બહુ જુદી છે. પછી વળી મુક્તાન સાંઈ પૂછ્યું છે, જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળે? હવે વૈરાગ તો હોય નહીં, વૈરાગ હોય તો પ્રશ્ન જ રહે નહીં, પણ વૈરાગ નથી એ શું ઉપાય કરે તો વૈરાગ આવે? જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે તે વિકાર ટળે? વિકાર એટલે અહીં બધું, વિકારની વાત, નિષ્કામ ધર્મની વાત નથી, વિકાર એટલે બધું જ, જે ભગવાન સિવાય બીજા વિચાર કરે એ બધા વિકાર કહેવાય. પણ મૂળ તો આપણે વિકાર નિષ્કામ વૃત્તિ જે હોય એને વિકાર ગણીએ છીએ, પણ વિકારમાં તો બધું, ભગવાન સિવાય બીજું બધું, બધા વિકારમાં ગણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. નંબર લગાડી દીધો, જે વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. આપણે તો પ્રમુખ સાંઈ મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ બધા મળ્યા છે, આ બધા કેટલા મોટા ભાગ્ય, કેટલા મોટા ભાગ્ય. હવે એનો ઉપયોગ આપણે સામાન્ય વસ્તુમાં કરીએ, ઘર મકાન બંગલો થઈ જાય, પાસપોર્ટ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, એ બધી બે પૈસાની વસ્તુમાં આટલી મોટી પ્રાપ્તિ આપણે ખોઈ નાખીએ છીએ, એટલે આપણે કંઈ સમજ્યા જ નથી. આ વસ્તુ, આ લોકની માંગણી તો હોય જ નહીં. ખરેખર ભગવાનનો ભક્ત હોય એટલે, જો નિષ્કવાન સ્વામી એમાં ગાયું છે, દેશોમાં સંસારી સુખ ભક્તોની પ્રાર્થના છે, ભક્તોએ પ્રાર્થના કરેલી છે, અને બાહ્યહરી ભક્તોએ પ્રાર્થના કરી છે કે દેશોમાં સંસારી સુખ. એટલે આ અહીંયા તો આ બધું ઘણું બધું ઉપર આવવાનું છે. આપણે આ સત્સંગ છે, સામાન્ય વસ્તુ નથી, બાળકની રમત નથી. આ સત્સંગ એટલે તો ભગવાન પામણ, ભગવાન સાથે એક તાર થઈ જાય એ વસ્તુ છે. વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે, અને પરમેશ્વરની આજ્ઞામાં કહે તેમ મંડ્યું રહે. આજ્ઞામાં મંડ્યું રહે, મંડ્યું રહે એટલે ત્યાં ધંધો વેપારમાં કેવા મંડ્યા છો, માર ખેંચીને કાઢે તો મંડ્યા રહે. વિચાર તો આવે, ભગવાનના ભજનમાં પૂજામાં બધા બેઠા હોય, પણ તો ધંધાનો વેપાર, નોકરી ધંધો એ બધાનો વિચાર આયા જ કરે, આમ એની ઘટમાળ ચાલતી જ હોય.

0: વિરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કે તેમ મંડ્યો રહે, પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કહીને જુએ છે આ બિચારો વૈરાગહીન છે, વૈરાગ રહિત છે, તેને કામાધિક કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ શરીર વિકાર ટળો, તો તત્કાળ વિકાર ટળી જાય. મંડ્યો રે, લગ્ની લાગી હોય, બધાને વિકાર ન ટળે, આમ દાવો કરે કે મારો વિકાર કેમ ટળતો નથી, શાનો ટળે, એના માટે પ્રયત્ન હોય. જો આજ્ઞા ભગવાનની આજ્ઞામાં મંડ્યો રહે, ધ્યાનપૂર્વક બધું મંડ્યો રહે, એ વાત આવી. પછી પરમેશ્વર તેની કૃપાદૃષ્ટિએ કહીને જુએ છે આ બિચારો વૈરાગ રહી છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટેના શરીર વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય. એ ભગવાનની કૃપા જોઈએ, પણ ભગવાનની કૃપા ક્યારે થાય? બધા ઉપર ના થાય ભગવાનની કૃપા. ભગવાનની કૃપા જે મંડ્યો રહે, ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર રહે, એવો બધા ગુણ હોય ત્યારે ભગવાન દ્રષ્ટિ કરે. માટે એના એ શરીર વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય છે. અને સાધને કહીએ તો બહુ કાળ મહેનત કરતાં કરતાં સાધને કહીને આપણી રીતે મંડ્યા રહીએ, બધા કેટલા કાળ એ ભગવાન અને સંતની કૃપા વિના કામ થાય જ નહીં. તો અને પોતાના સાધને કહીને ઘણા કાળ સુધી મંડ્યો રહે, પણ તોય વિકાર તો ટળે જ નહીં. મંડ્યો રહે પણ તાય વિકાર તો ટળે જ નહીં. તો તત્કાળ અને સાધને કહીએ તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કહીને ટળે. એટલે આપણે તો ભગવાનને ભગવાન જેવા સંત મળ્યા છે, એટલે આપણે એટલે ખામી આપણા તરફથી છે. જો કંઈ ખામી હોય ભગવાન પ્રમુખ સ્વામી મારી કેટલું આપણે ગઈકાલે સાંભળ્યું, બધું કેટલો બધો દાખલો કર્યો છે, કેટલી બધી બધા હાથ આપી આપીને ઉગાર્યા છે, બેઠા કર્યા છે, જે આપઘાત કરવાની એની પર એને પણ બેઠા કર્યા છે. એવા દયાળુ સંત, એમને તો બધું કર્યું છે, અને હવે આપણા તરફથી ખામી રહે છે, અને એ ખામી ટાળવાની છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું સાતમું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય, ને પછી આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિને દેખે તે પાછું ભૂલી જાય. દે સ્મશાનની વૈરાગ, સ્મશાનમાં જાય તે વખતે હવે તો એ નથી રહ્યું. એ તો પહેલાં લોકો સ્મશાનમાં જાય એટલે બે ઘડી અંતરદૃષ્ટિ થાય કે આપણે પણ મરવાનું છે, આપણે જવાનું છે, પણ પછી પાછા આ લોકમાં આવે એટલે આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિને દેખે તો પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તે તો નિરંતર એમ વર્તે, જ્ઞાની હોય તો એને સાક્ષાત્કાર જ હોય, સત્સંગ પ્રધાન હોય, એટલે આ પદાર્થમાં ભરી જાય નહીં. અને આપણે તો જે પદાર્થ હોય પદાર્થ લોકના પદાર્થ બધા એમાં ભરી જઈએ, પણ જ્ઞાની હોય એને તો હસ્તમાં દેખાતું હોય તે, એને સત્સંગ પ્રધાન હોય એટલે આ પદાર્થમાં લેવાઈ જાય નહીં. ને પાછું ભૂલીએ, ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે, ને આજ્ઞા પાળવી પણ લોપી નહીં. સ્વામી કહ્યું આજ્ઞા પાળવી પણ લોપી નહીં, સાથે સાથે ભેગું કહી દીધું, નહીં તો આજ્ઞા પાળે પણ પછી આગળ લીસોટો પાછળ બધું ભૂસાતી જાય એ નહીં. સ્વામીએ બે વાત સાથે કરી દીધી. એટલે મૂળ સ્વામીને મોક્ષ માટે તૈયારી કરવાની છે, એટલે આ બધા આ લોકમાં પદાર્થમાં ભરવું નહીં. એટલે ત્રણ ગણપણ વર્તું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે, તે સર્વા મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કરવાચીને રાખવી એ બીજી કોઈ સેવા નથી. સેવા તો બધી હોય, આગા પાછા થઈએ, સાફસૂફી કરી, રસોડા જે સેવા તો બધી છે, પણ સ્વામી કહું કે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર વચને રાખવી, અને એકથી કામ ના આવે, ત્રણે જોઈએ, મોટા એકાંતિક અનુવૃત્તિ મન કર વચને રાખવી એ બીજી કોઈ સેવા નથી. આનાથી બીજી કોઈ મોટી સેવા નથી. એટલે મોટાનો સમાગમ કરો અને મન કર વચને એની અનુવૃત્તિ પાડવી એ જેવી કોઈ સેવા નથી. સેવા તો બીજી રસોડા જઈએ ને સાફસૂફી કરીએ ને એ તો બધું છે જ, પણ મુખ્ય આ મન કર વચને મોટા એકાંતિકની મરજીને સાચવી એ બીજી કોઈ સેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, જ્યાંથી કોટી કલ્પે ઉચાળા ના ભરવા ત્યારે તે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. જો ઘરબાર ખાલી કરીને નીકળી જવું તે, એટલે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા, ઘરમાં ચોટી રહેવાય, વાસ ના થઈ જાય, પાછું જન્મ લેવું પડે, તે ત્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાએ ઉદ્યમ કરે છે. ત્યારે આપણે આ બધું મૂકી દેવાનું, 5-25 વર્ષનો મામલો છે, એના માટે એ ચોંટી જાય અને વાસને હોય તો એ બધું ભરાઈ જાય. પણ જ્યાંથી અચાનક ઉચાળા ભર, જ્યાંથી કોટી કલ્પે ઉચારા ન ભરવા, કોટી કલ્પે કલ્પે જે ભગવાનને પામવા માટે એ ત્યાં ઉદ્યમ જરાય નહીં. અને આ લોકનું બધું એટલે ખોટી કલ્પે ઉચ્ચારા ના ભરા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. અજ્ઞાન જો આપણે સહેજે બધાને આ લોકમાં જે ઉખડે હોય સ્મશાની હોય, પણ પછી પાછા પદાર્થ જોઈએ જુએ એટલે પછી એમાં ભરી જાય કે આ તો કરવાનું છે, આ કરવાનું છે, હરી જાય છે, આ કરવાનું એમ પાછું ચોટી છે. અને જ્યાં કોટી કલ્પે ઉચાળામાં એ ભગવાનનું માર્ગ છે તેને તે કાંઈ નહીં, કોઈ ઉદ્યમ કરે નહીં. અને એ જ અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણે એ સ્વામી વાત કરી છે, વ્યવહાર માર તો કાંઈ કઠણ જ નથી. વ્યવહાર માર તો કાંઈ કઠણ જ, કાંઈ કઠણ નથી. એ તો સૌને આવડે. જે નાનું બાળક હોય પછી એમાં વ્યવહારમાં એ તો સૌને આવડે, એમાં કોઈ ધાકડો કરવો પડે નહીં. એ થોડી ગઈ ભૂલ થાય, સૌને સાઈટ કરે, પણ પછી તો સાઈટને 600 કરે એમાં. એટલે એ તો બધું બધાને આવડે, કોઈ મોટી વાત નથી. પણ જ્ઞાન માર્ગ સમજવું ને એ માર્ગ, એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે. એ કરવા પણ એ જ છે. જ્ઞાન માર્ગ એ જ કઠણ છે. જ્ઞાન માર્ગ સમજવો પહેલાં તો સમજે, કારણ કે જ્ઞાન માર્ગ સમજવો એટલે કે આપણે ભગવાન બાજુ લઈ જાય છે, નિર્વાસનિક થાય થવાય છે, એ બધું એ સમજવું. અને વાસના જરાક વાસના રહે તો જન્મ મન પાછું ચક્રાય ચડે, તો એ સમજવું કે આ જ્ઞાન માર્ગ, એ જ્ઞાન માર્ગ સમજવો એટલે એમાંથી જન્મ મનમાંથી છૂટ્યા, આત્યંતિક કલ્યાણ થાય, એ બધું સમજવું. કે અને એ જ કઠણ છે, એ કરવાનું પણ એ જ છે, કરવાનું પણ એ જ છે. આપણે ખોટા ભરી રહ્યા છે. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી છે, કપાળમાં ચાંદલો કહીને દર્પણમાં જુએ તે સામો દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. સ્વામી કઈ સરસ દર્શન. તમે અરીસામાં જોઈએ તો આપણે મોઢું દેખાય, બધું અંગ દેખાય, અને એમાંથી ખસીએ તો કાંઈ ન દેખાય. તો સ્વામીએ કહ્યું કે જેટલું અત્યારે કરીએ એટલું દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. એ જેમ અરીસાન દર્શન આપ્યું એમ દેખાય સમજાય. એટલે સ્વામી તો ઉત્તમ વાત કરી, આ દ્રષ્ટાંતો આપી આપીને પછી સિદ્ધાંતની વાત કરી. તો સિદ્ધાંતમાં આવી તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. એટલે જેટલું સમજાય એટલે આપણે દેહ મૂકીને મરી જવું છે. અને આ 5-25 વર્ષનો મામલો છે અને એ બધું સમજાય એટલે દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. એ ખરો માર્ગ તો આ જ છે. જે કોટિકલ્પે ઉચ્ચારા ન ભરવા એ સ્વામીકલ્પ, એ અને એ જ કરવાનું છે. અને સાચું તો એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ઉત્તમ તો ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કહીને સમજે, ને કનિષ્ઠ કાળે કહીને સમજે, અને મુક્ત મોક્ષનો વિષય એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે. ને કોઈ ક્રિયા કરવા પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે મને કંઈક બીજું બતાવો, પણ મૂંઝાવું નહીં. મૂંઝવણ આવે, મૂંઝવણ તો આવવાની જ છે, પણ બે પ્રકારની મૂંઝવણ છે. એક તો તમ તામસી મૂંઝવણ, એ પાછો વર જ નહીં. અને સાત્વિક મૂંઝવણ હોય એ તો થોડુંક ટકોર થાય પાછો વરી જાય. તો આપણે સાત્વિકી મૂંઝવણ, એ મૂંઝવણ તો આવવાની છે, મૂંઝવણ આવે એ સારું છે, એ તો ગબરગણ કહેવાય. મૂંઝવણ ના આવે તો કાંઈ બુરથલ જેવો કહેવાય, પણ મૂંઝવણ તો આવવાની. પણ મૂંઝવણમાં આળાવી તરી જવું નહીં. સ્વામી કહે બીજી ક્રિયા ઉપાડી લેવી, પણ મૂંઝવણ તો રાખવી નહીં. કેમ કે બધું સારું છે, સાચું છે, બધું કામનું છે, અને આપણે અંતે આ જ બધું કામમાં આવશે. સ્વામિનારાયણ એ સ્વામી વાત કહી દે, આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસોબા છે. આ જીવને જો હલા, એક કાકા હતા, ધામમાં જવાની તૈયારી હતી. ઓલા કંઈ પૂછવું હતું લોકોને, તો કહું કે આ 5 મિનિટ માટે પણ જીવડાવો તો સારું. જીવડાવે પણ એ કાકા તો વિડીયો બધું મૂકીને જો આ વાછડું સાવણી ચાવી જાય છે, અને પછી દેહ મૂકી દીધું. 200-300 રૂપિયા ખર્ચ કર્યા પણ આ કાઢ્યું. તે સ્વામી કહ્યું કે આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસૂબા છે. આ જ લોકનું બધું ભરાયેલું છે, પણ તે મૂકવા અને પરલોક ના કરવા. હવે અંત અવસ્થા આવે તો ખાસ આખી જિંદગી કૂટી, પણ અંત અવસ્થામાં તો મારાની બેસી સત્સંગ જ કરો, બીજું બધું મૂકીને બીજું બધું જે થવાનું થશે, પણ આપણું આ જીવનું સુધારવા માટે આપણે પરલોકનું કરવું, પરલોકનું ભાતું બાંધી લેવું. આ જીવને મુવા સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા અને પરલોકના કરવા. ને આત્માને પરમાત્મા એ વાત મુખ્ય રાખવી. આપણે આત્મા જ છીએ, વિષય લોપી નાખતા હોય તો આત્મા જ છીએ આપણે. જેમ બે પગવારો હોય એ મનુષ્ય જ કહેવાય, ગમ્યો હોય દાનત હોય ખોટી દાનત હોય પણ તો મનુષ્ય જ કહેવાય. એમ સ્વામી કહ્યું કે આપણે આત્મા જ છીએ, મૂર્ત પછી તો આત્મા જ છીએ. તો આત્માને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી એમ મહારાજનું મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે, અને આ મહારાજનું મત છે એ પુષ્ટિના શબ્દ બહુ ઓછા આવે. પણ ત્યાગના, ભક્તિના અને ધર્મના એ આદિકના 1000 શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. જો આત્મા પરમાત્માની વાત ઉપર ચડી જવું, એની પુષ્ટિ થાય નહીં. અને બહુ કરે તો આપણે ત્યાગના, ભક્તિના, ધર્મના એ આદિકના 1000 શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. સારું છે, પણ તોય આત્મા પરમાત્મા મુખ્ય છે, આ તો પરમાત્મા રાખવા. પણ સિદ્ધાંત એ જ કરવાનું મહારાજ કહે છે. સિદ્ધાંત આ જ છે, આત્મા પરમાત્મા રાખવા, કે તમે આત્મા છો અને પરમાત્માની ભક્તિ કરી, એ બે મુખ્ય રાખવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવી તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, તેવા બંધાવા દઈએ નહીં. આપણે બંધાવવાનું ભગવાનમાં છે, અને ક્રિયામાં બંધાઈ દઈએ તો મોટી ખોટ આવે. તો સ્વામીએ કહ્યું કે અમે અનેક પ્રકારની ક્રિયા કરાવીએ, અનેક પ્રકારની જાત જાતની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં. આપણે આ સત્પુરુષ મળ્યા છે તે બહુ મોટી વાત છે, નહીં તો ક્રિયામાં બંધાઈ જ જઈએ. સત્પુરુષ ન મળ્યા હોત, પ્રમુખ સ્વામી યોગી આપા શાસ્ત્રીમાં ન મળ્યા હોત તો જરૂર બંધન થાય. જો ભરતજી જંગલમાં ગયા હતા, બધો રાજપાટ ત્યાગ કરીને ગયા હતા, પણ તોય ત્યાં ભૂગલામાં બંધાઈ ગયા. તો આપણે સત્પુરુષનો ખૂબ આભાર માનવો જોઈએ, એ ક્રિયામાં બંધાવા દે નહીં, નહીં તો કાંઈ અર્થ નથી. ક્રિયામાં બંધાઈ દઈએ તો સામાન્ય સાધુ કે હરિભક્ત કહેવાય, તેમ બંધાવા દઈએ નહીં અને તેનો નિષેધ કર્યા કરીએ. અને ક્રિયા બંધાવા નથી દેતા એ તો ઠીક, પણ તેનો નિષેધ કર્યા કરીએ. અને સ્વામીની વાતમાં કેટલી વાતો છે, અને મહારાજે પણ જો અહીંયા જ બોર્ડ ઉમાર્યું છે કે મહારાજ કે અમે જેમ વનમાં રહીએ એવી રીતે સત્સંગમાં રહીએ, અનેક માણસનો ભીડામાં રહીએ તો પણ જેવું વનમાં મન રહે એવું મન રહે, તો જે મોટી ખૂબી છે. નહીં તો આપણે કાંઈ ના ન રહીએ, એકદમ ઉડી જઈએ. પણ સત્પુરુષ મળ્યા છે એની વિશેષતા છે, મોટપ છે, ક્રિયા બંધાવા ન દઈએ. ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દઈએ, જોડી દઈએ તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસુભા થાય. જો હવે ક્રિયા ભલે કરે અને એમાં જોડાઈ જઈએ પણ તોય એ ક્રિયા મૂકી દઈએ તોય મનસુભા થયા કરે વારે વારે. એટલે કેટલું બંધન છે ક્રિયામાં, કેટલું બંધન છે આપણને. એટલે સત્પુરુષની આ મોટા મોટી દેન છે, એ આપણે કોઈ રીતે બંધાવવાના દે. ને અમારો મત એવો છે ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસુભા ન કરવા. ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે, પણ તેને કરીને જ પૂર્ણપણું માનવું નહીં. જે આપણે જરાક જાણપણ ખોઈએ એટલે ક્રિયામય થઈ જઈએ. આમ તો ક્રિયામય થઈ રહીએ છીએ, પણ તો ભગવાન સંત એ નિષેધ કર્યા જ કરે, નિષેધ કર્યા કરે તો માન પત્તો પડે. નહીં તો ખરેખર આપણે દેહરૂપ છીએ અને દેહમાં આવી જઈએ અને બધું ખોઈ નાખીએ. તો ભજન તો બાજુમાં રહેવું, ભગવાન જોડા ભગવાનને જોડા બાજુમાં રહેવું અને ક્રિયારૂપ થઈએ. અને તોય પોતાના મનમાં માનીએ કે હું તો બધું ઘણું કરું છું, પણ ક્રિયારૂપ થઈ ગઈએ, ક્રિયા કરે એમાં કાંઈ ન મળે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રથમ સાધન કાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. પ્રથમ આપણે શરૂઆતમાં આવ્યા બધા અને આપણે પોતાનું જોઈએ, આપણે તો જણાય કે પૂરું જ્ઞાન હોય નહીં તે વખતે આ બધું સુખ આવે નહીં, સત્સંગનું સુખ આવે નહીં. પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થઈ ને ત્યાં સુધી સત્સંગનું સુખ આવે ને. સત્સંગનું સુખ કંઈક જુદું જ છે, આપણે માનીએ છીએ. આપણે ખાવા પીવામાં બીજામાં બધી બધી ક્રિયામાં બંધાઈએ, પણ સત્સંગનું સુખ જુદું છે. હવે સત્સંગનું ખાવા પીવામાં સત્સંગનું સુખ માની લઈએ છીએ, પણ એ સત્સંગ સુખ જુદું. સત્સંગનું સુખ તો ભગવાનમાં જોડાણ થાય એ જ સત્સંગનું સુખ છે. તે કેની પેઠે, તો જેમ પ્રથમ થોડા વરસાદ વરસે ત્યાં નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય તે મૂળવું બગડે. જો આપણે થોડો વરસાદ પડે તો આ પગથિયા, આ મંદિરના પગથિયા બધું ચીકણું બધું લપસી જાય એવું થઈ જાય, પણ બરાબરનો વરસાદ પડે બધું ધોઈ જાય તો વાંધો ના આવે. તો સ્વામી કહ્યું કે સત્સંગનું સુખ એવી રીતે છે. અત્યારે આપણે બધું ભેળસેળ છે જે, અને ખરેખર સુખ આવતું નથી. ભગવાનમાં જોઈએ તો એકદમ આનંદ આવે. બધી ક્રિયા કરે, ખાવા પીવાનું બધું થાય, તો પણ ભગવાનમાં જોડાય તો વાંધો ના આવે. અને એ જ કરવાનું છે, ભગવાનમાં જોડાવાનું છે. પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે. એટલે સમાગમની વાત આપણે માની ના લેવું. થોડો સમાગમ કર્યો અને જ્ઞાન થઈ ગયું, અને એક બે પ્રવચન કરી નાખ્યા બધું જ્ઞાન થઈ ગયું ના માનવું. આપણે તો જ્ઞાન થાય એ તો સ્થિર ધીર રહે અને કાંઈ અડે નહીં. પણ ભગવાનમાં જોડાણ હોય, બધું ખાવા પીવા તો બધું ક્રિયા કરવી પડે, દેહ છે એટલે બધું, પણ એમાં એના કરીને સુખ ના મળે તો જ ખરેખર. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, જો સ્વામી કહ્યું. અને બહુધા વ્યવહારમાં વ્યવહાર પ્રધાન હોય, એટલે વ્યવહાર તમે કાંઈ ન કરતા તો વ્યવહાર પ્રધાન હોય. વ્યવહારનો સંકલ્પ થાય, દેહના ભાવનો સંકલ્પ થાય, તે વ્યવહાર પ્રધાન જ થયો. કે અને ક્રિયા કરીએ બહુ, પછી ક્રિયામાં રસભસ થાય, પણ તોય ભગવાન સંબંધી ભગવાન સંબંધી સુખ આવે તે ક્રિયા બંધન ના થયું કહેવાય. જો શાસ્ત્રી મહારાજ યોગીઓ પ્રમુખ સાહેબમાં બધું આપણને લાગે કે ભજન ક્યારે કરતા હશે, મારા ક્યારે ફેરતા હશે, પણ અખંડ મારા છે એ ક્રિયા જ ભગવાન માણીને કરે, ભગવાન માટે જ કરે છે એ બધું કરે. જો આપણે બધાને દિવ્ય માને, મુક્તો માને અને એ રીતે ક્રિયા કરે તો બંધન થાય જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી, વ્યવહાર પ્રધાન હોય એને બેને ક્યાંથી સરખું ફળ મળે? માટે સ્વયં કે આ જાણી રાખવું, એટલે વ્યવહારમાં બંધાવું જ નહીં. એ ટૂંકમાં બધું ક્રિયારૂપ થઈને બધું ભેળસેળ થઈ જાય, કામમાં ના. અને આપણે થાય છે જ બધું, બહુ જાણપણું રાખવાનું ચેતવાની જરૂર છે, એ તો બંધન થાય. અને થોડું થોડું થોડું બંધન થતાં થતાં પછી આવે કે મારે સત્સંગ જ નથી એવું મનમાં થઈ જાય ત્યાં સુધી. એટલે ખૂબ જાણપણું રાખવાની જરૂરી છે. ક્રિયા ભલે કરવું જ પડે, ક્રિયા તો બધી આપણે આ રસોડામાં છાપસૂફીના બધા વાસણ બધી ક્રિયા તો કરી જ પડે, નહીં તો કોણ કરશે? તો કરે, પણ બંધાવવાનું નહીં, એ સ્વામીએ ખાસ કહ્યું છે. નહીં તો બધું આપે જેવા હતા ને એવા રહીએ. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે, આ દિન સુધી તો કારખાના કરાવ્યા ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં. તો આજ સુધી જે આપણે ખૂબ જરૂર છે કારખાનાની બધી આ બધી ક્રિયા કરે, પણ સ્વામી સત્પુરુષ મળ્યા છે એટલે આપણે બહુ ફાવી ગયા છે, નહીં તો આપણે જડ થઈ જઈએ, એવા જડ થઈ જઈએ કે ક્રિયામાંથી બહાર જ ના આવે. આ દિન સુધી તો કારખાના કરાવ્યા અને હવે તો જ્ઞાન દેવું છે. હવે તો જ્ઞાન તો દેતા જ રહેતા છે, પણ બેસીને એ જાણપૂર રાખીને કથા વાર્તા કરીને જ્ઞાન દેવું છે, એવી રીતે જ્ઞાન ફરતા ફરતા ક્રિયા કરતાં કરતાં એ ન બકે, એમાં બરકત આવે નહીં, જૂનું નવું પાણી ભેગું થાય એવું થાય. અને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં, એટલે એવું જ્ઞાન દેવું છે. ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગ્ય કેટલી ક્રિયા કરતા, કેટલી હદ પાર, પણ તોય જરાક જરાય લેશ માત્ર બંધન થયું નથી તો બીજાને નિર્બંધ રાખી શકે. પોતે જ બંધાયેલો હોય તો બીજાને ક્યાંથી નિર્બંધ કરે. આ દિન સુધી તો કારખાન કરાવીને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં. ફરે જ નહીં એટલે ઘડીકમાં વ્યવહાર, ઘડીકમાં જ્ઞાન એવું ના થાય. ફરે જ નહીં એટલે ગમે એટલી ક્રિયા કરે તો એ ફરે જ નહીં, એવું એવી સમજણ, એવું જ્ઞાન કરવું છે. અને એ સ્વામી કર્યું છે, આ બધા સત્પુરુષે એ જ કર્યું છે ને કરાયું છે. ને વરી કહ્યું છે, સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા. સર્વેના સુખ જોવા આપણે એ પણ આ ખાસ જરૂર છે. આપણે આ બધી નાશન છે એમ કરીને ઉપર મૂકી દેવું નહીં, પણ ડિટેલમાં ઉતરવું. અને આપણે તો જો અમે તો આ પત્ર વ્યવહાર કરીએ છીએ તો હરિભક્તોના બધાના દુઃખ દેખાય છે. એટલું બધું ભગવાન સત્સંગ કરે છે તો પણ ઘણું બધું દુઃખ આવે છે, એટલે એ જોવા આપણને, એ ખાસ કરીને. અને મનન કરવું કે આમાં કેવું દુઃખ છે, કેવું સુખ છે. ને સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા. ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માલ નહીં, આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનનો માલ નહીં એવું જ્ઞાન શીખવું. એમાં તો આપણને નિષ્ઠા થઈ ગઈ છે એટલે કોઈમાં માલ મનાય એવું નથી. ને વરી કે, ગિરનાર જેવડો કામ ને મેરું જેવડો માન ને લોકાલોક જેવી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે. હવે એક ભરતજીને જંગલમાં ગયા રાજપાટમાં તો પણ બંધન થયું, તો આ તો ગિરનાર જેવો કામ ને મેરું જેવડું માન ને લોકાલોક જેવી વાસના એ સાથે મૂળ ખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે. સ્વામીએ સંકલ્પ કર્યો છે એ આપવાના છે, એમનો સંકલ્પ અફળ ના જાય. પણ આપણે જોડાવું, જોડાયને તો પેલા રેલ ટ્રેનમાં ડબ્બા જોડાયેલા હોય, આંકડાથી ફસાયેલા હોય તે ખેંચી જાય, અને જે છૂટી ગયું તો ક્યાંય રખડી પડે. એટલે આટલી આપણી શરત છે, જો એ બધું કરશે પણ તમારે ગિરનાર જેવો કામ મેરું જેવું માન લોકાલક જેવી વાસના એ સરળ મૂળ ઉખાડી નાખવા છે બધા. હવે કેટલી મોટી વાત છે આ કામ ક્રોધ, માન અને વાસના, જો આપણે આ માર્ગે ચાલ્યા છે અને બહુ મોટી વાત છે. આ લોકમાં દેખાય બધું, મોટું મોટું કારખાન બધું દેખાય. આપણે આ જો આ મોબાઈલ જેમાં આખું આખું દુનિયા આવી જાય, કાંઈ બાકી ના રહે. કઈ દે તમે એ લઈને બેઠા હે તો અમથા અમથા પણ બીજું ત્રીજું જોઈ જાય બધું. ના કરું જોવું ના હોય તો જોઈ જાય. તો આટલામાં બધું હવે ગિરનાર જેવો કામ, મેરું જેવડું માન, એમાંથી ક્યાંથી વૃત્તિ નીકળે? આ સત્પુરુષ વિના કોઈ કાઢી શકે એમ નથી. અને એ સત્પુરુષ મળ્યા છે પણ આપણે જોડાવવું જોઈએ તો કામ થાય. ને સર્વેના મૂળ ઉખાડી નાખવા કેવી સમય વાત કરી. અને અંતરનો દોષ મેલ બધું કાઢી નાખવું છે, શુદ્ધ કંચન જેવા કરી મૂકવા છે. એ બધું સ્વામીનો સંકલ્પ છે, સત્પુરુષનો સંકલ્પ છે. અને એક બધું ક્રિયા કરાવે બધે એમાં એ રીતે જ ક્રિયા કરાવે છે. આપણે મોક્ષના માર્ગે આપણે ચૂકી ના જઈએ એ રીતે જ ક્રિયા કરાવે છે બધી. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી છે. આપણા દેહમાં જીવ ભેળો કુટાનકુટી સૂર્ય પ્રકાશ છે. આપણા દેહમાં જીવ ભેળો કોટાનકુટી સૂર્ય પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ના રહે એમ મહિમા કહેવાય. કોઈ ખરેખર આ વાત સાવ સાચી છે. હવે એક જરાક ઐશ્વર્યા, જરાક થોડુંક પણ ઐશ્વર્ય ફંટાઈ જાય ક્યાંય ને ક્યાંય. અને એમાં માલ માનીને આ જો સત્સંગનો જે વાત છે બધી ભૂલાઈ જાય અને રવાડે ચડી જાય. તો આ સ્વામીએ બહુ દયા કરી છે, આ બધું ઢાંકી રાખ્યું છે, કોઈ સામર્થ્ય આપી નથી. તે એમને એક જ લક્ષ્ય, એક જ બારું ખુલ્લું રાખે છે. મોક્ષના માર્ગે આપણે જઈ શકીએ અને બીજા બધા બારા બંધ કર્યા છે, નિયમે કરીને બધા બારા બંધ કરી દે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્યાગ વૈરાગને ધર્મ નિયમની કેટલીક વાતો કહી સ્વામી બોલ્યા. તો કરવી વાત કરવાની કેમ હતી, પણ બતાવું કે આ બધા છે એના કરતાં ભગવાનમાં ગમે એવો જીવ હોય તો ભગવાનના ભક્તમાં આ તો બુદ્ધિ એ ચડે, બધા કરતાં ચડે. તો સ્વામીએ કહ્યું એટલે ધર્મ નિયમ ત્યાગ વૈરાગની કેટલી વાતો કરી, પણ સ્વામીએ કહ્યું આ બધા કરતાં આત્મબુદ્ધિ ગમે એવો જીવ હોય પણ આત્મબુદ્ધિ ભગવાનના ભક્તમાં થાય તે ચડે, બધાથી સર્વોપરી થાય. અને મહારાજે કહ્યું કે સ્વામીએ કહ્યું કે એવો સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું તારે થશે. રાત્રિ પ્રલય કેટલા વર્ષો થયા અને આ સ્વામી પોતે વાત કરે છે, એટલે એવો આત્મબુદ્ધિ. એટલે આ ટૂંકમાં સ્વામી સાથે જ આત્મબુદ્ધિની વાત છે. પણ સ્વામીએ ઘેરો ઘા નાખ્યો, કારણ કે રાત્રિ પ્રલય સુધી આ સત્સંગ કરશું તારે થશે તારે. અને એ કેટલી મોટી વાત કહેવાય, ગમે એવો જીવ હોય પણ ભગવાનના ભક્તમાં આ તો બુદ્ધિ, એ સત્સંગ કહેવાય. આપણે સત્સંગનો ગમે એટલું માનીએ, આ મારા ફેરવીએ, વસ્ત્ર તીર કરીએ, આ કરીએ, આપણા પોતાના મંદિરો, બીજા તો પરોક્ષના તો બધા બરાબર, આપણા પોતાના મંદિરો બધું કરીએ, પણ તો સ્વામી કેવું ત્યાગ વૈરાગને શું કરે, ત્યાગ વૈરાગને પણ કેટલી મોટી વાત છે, ત્યાગ સમાન્ય નથી, પણ એને પણ સ્વામીએ કહ્યું કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ગમે એવો જીવ હોય પણ તે એ ચડી જાય, કેટલી મોટી વાત કહેવાય. અને રાત્રિ પહેલાં સુધી આપણે મથ્યા કરીએ, મંડ્યા રહીએ, તો એ મહારાજ કહે કે આ ભગવાનના ભક્તમાં ગમે એવો જીવ હોય પણ ભગવાનના ભક્તમાં આત્મ બુદ્ધિ એ જ સર્વોપરિ છે, એ જ એ સત્સંગ છે, એ મોટી વાત કહી. સ્વામીએ કહ્યું કે આ વાતોમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય, એટલી મોટી વાત, ક્યાં ભ્રમરૂપ અને ક્યાં બીજા દેવલોક ને આ લોક ને એ બધું બધાથી પર થઈ ભ્રમરૂપ થઈ જાય આ વાતમાં. તો પછી પૂછ્યું કે આ આવી વાતો તો સાંભળીએ છે, આ બધું કરીએ, પણ તો જીવ કેમ ભ્રમરૂપ થતો નથી? સ્વામીએ કહ્યું કે આજે આંબો વાવો એ કાલે મોટો ના થઈ જાય, એને વર્ષો લાગે, એમ વાતોમાંથી ધીમે ધીમે બધું થશે, ગૂંઠવણ થશે, તમે સેટ થશે આ જીવમાં, આ વાત સેટ થશે, પછી આ પ્રોસેસ શરૂ થશે. સ્વામી કરોડના બ્રહ્માંડોને સંખ્યા સામાન્ય નથી, બધી કરોડો મંદિર થશે, કરોડો મંદિર એક મંદિર થતાં ફેર થઈ જાય છે, અને કરોડો મંદિર થશે, પણ તો સ્વામીએ કહ્યું કે એની વાત નથી, આ કરોડો મંદિર થશે, પણ આ વાતો ને આ અવસર આ નહીં મળે. તે સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરે છે કે આ વાતો તમને નહીં મળે, આ બીજું બધું મળશે, બધું કરોડો મંદિર થશે, એ બધું થશે, પણ આ વાતોને એટલે કેટલી દુર્લભતા છે. મહારાજે કહ્યું કે આ સત્સંગમાં લો એ દુર્લભ છે અને એકાંતિક પણ વાવો એ દુર્લભ છે, પણ આ તો સ્વામીએ વાત એટલી બધી કરી કે આ વાતો એટલે ખરેખર બ્રહ્મ અને પરબ્રહ્મના મુખથી વાતો થાય અને એ તો સિદ્ધિ ચોંટી જાય એવી વાતો છે. તો આપણે એની દુર્લભતા સમજવી, આમ ગમે એમ ગોટા ના વારવા, આ પુરુષ પ્રધાન છે, બ્રહ્મણ પ્રધાન છે, એ જ એમાં બંધવાઈ ગયું, એ સત્સંગ છે. હવે કરોડોપતિ અબજોપતિ હોય તો એ સોનાની ઘડી ખાતો નથી, એ આપણી જે સારામાં સારી દહી હોય એની કડી બને, પણ બીજું કંઈ, અને કંઈ હીરાના શાક નહીં, કે હીરા કટકા કરીને શાક વઘાર, હીરાનું શાક થતું નથી, એ બધું સામાન્ય છે, જે બધા લોકો દુનિયામાં બધા લોકો ખાઈ શકે છે, કડી પી શકે છે, એ જ વાત છે. તો બીજી બધું ડોળ છે, સ્વામી કહ્યું કે આ રોટલાથી વધારે ખાતું નથી, તો બીજું બધું કોઈ ગણતરીમાં નહીં. પણ આ વાત મોક્ષ ભાગીને સમજાય, બીજાને ના સમજાય. બીજાને તો પદાર્થના એમાં હેત થાય, એ ભેગું કરે અને એમાંથી નવરો જ ના પડે તો મોક્ષ ભાગી હોય. જે સિદ્ધિ મહારાજને મહારાજનો આશરો હોય, મહારાજની દ્રઢતા હોય, મહારાજનો વિશ્વાસ હોય એની વાત છે. એવા સાધુ મળે તો જ કામ થાય ને, નહીં તો વ્યાસજી બધી વાત કરી, બધી વાત સાચી છે, ખોટી નથી, પણ એના કરતાં સાધુનો સંગ કરવો એ ઉત્તમ છે, કેમ કે એમાંથી બધી વાત સમજાય તમને.
2: સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આજથી 4 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું મનાય છે. ત્યારથી માંડીને અત્યાર સુધી, એટલે કે છેલ્લા 4 અબજ વર્ષની અંદર અત્યાર સુધી વિશ્વની ક્ષિતિજ ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી છે અને અનેક સંસ્કૃતિઓ અસ્ત અને ધ્વસ્ત થઈ છે. આની અંદર કેટલીક સંસ્કૃતિઓએ બિલાડીના ટોપ જેવી દીવડી કે જે ખીલી અને ખરી ગઈ ક્ષણ જેવી આયુષ્ય ભોગવીને. કેટલીક સંસ્કૃતિઓ ઝાકળના બિંદુ જેવી બની રહી. ઝાકળનું બિંદુ સૂર્યના પ્રકાશમાં જેમ ચમકે છે એમ બીજાના આપેલા પ્રકાશથી સંસ્કૃતિઓ ચમકી, પરંતુ આપેલું અને તાપેલું જાજુ ટકતું નથી. એ સંસ્કૃતિઓ પણ કાળની ઘરતામાં વિલીન થઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ એ પાણીના રેલા જેવી નીવડી. પાણીનો રેલો જમીન ઉપર આમ રેલવા માંડે, આપણને લાગે ઘણો બધો આગળ જશે, પરંતુ જે જમીન ઉપર એ ચાલે છે એ જ જમીન ઉપર એ સુકાઈ જાય છે, એ જ જમીનમાં એ ચૂસાઈ જાય છે અને એની ઉપર એ જ જમીનની ધૂળ ફરી વળે છે. એમ કેટલીક સંસ્કૃતિઓ એ આ ભૂમિ ઉપર પાંગરી, પરંતુ જે ભૂમિ ઉપર પાંગરી એ જ ભૂમિની અંદર એ ચૂસાઈ ગઈ, સુકાઈ ગઈ અને એ જ ભૂમિની ધૂળમાં એ દટાઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ ઝરણા જેવી હતી, એ ઉછળતી કૂદતી ઝરણાની જેમ આગળ વધવા માંડી, પરંતુ ઝરણું અંતે કોઈ મોટા પ્રવાહમાં વિલીન થઈ જાય છે. એમ કોક મોટી સંસ્કૃતિઓમાં બધી વિલીન થઈ ગઈ. આવી અનેક પ્રકારની સંસ્કૃતિઓની અંદર એક સંસ્કૃતિ 4 અબજ વર્ષના ઇતિહાસમાં એક મહાનદની જેમ, એક ધસમસતા પ્રવાહની જેમ એ વહેતી રહેલી છે, અને એ સંસ્કૃતિ છે આપણી ભારતની સંસ્કૃતિ, આપણી હિન્દુઓની સંસ્કૃતિ. વિશ્વની અંદર અત્યાર સુધી જેટલી કઈ સંસ્કૃતિઓ જન્મ લીધો છે એમાં અત્યંત વિલક્ષણ, અત્યંત વિશિષ્ટ આ ભારતની સંસ્કૃતિ છે, જેણે અનેક સંસ્કૃતિઓમાં પોતામાં સમાવી, અનેક ધર્મોને પોતામાં સમાવ્યા. એવું કહેવાય છે કે ભારત એટલે દરેક સંસ્કૃતિઓનું પિયર અને દરેક ધર્મોનું મોસાળ. આવો એક મહાપ્રવાહ અનેક સંસ્કૃતિઓને અનેક ધર્મોને પોતાની સાથે લઈને વર્ષોથી વહેતો રહ્યો છે. એ સંસ્કૃતિ વિશિષ્ટ કેમ, કેમ એ વિલક્ષણ છે, કેમ એ પોતે હજી સુધી ટકી છે, એના ઘણા બધા એ કારણો છે કે એમ એ વિલક્ષણ છે, કેમ એ વિશિષ્ટ છે એના. પરંતુ એની એક વિલક્ષણતા, એની એક વિશિષ્ટતા એ હોય તો કહી શકાય કે આ સંસ્કૃતિ એ વિલક્ષણ એટલા માટે છે કે એની ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો હજી વિશ્વની કોઈ સંસ્કૃતિ ઉપર થયા નથી. ખાલી સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જેટલા આકરા પ્રહારો આ સંસ્કૃતિ ઉપર થયા છે એટલા આકરા પ્રહારો કોઈ બીજી સંસ્કૃતિ ઉપર થયા નથી. કેવળ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેવળ આકરાપણાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જે ઊંડા ઘા સંસ્કૃતિ ઉપર લોકોએ પાડ્યા છે એવા ઘેરા ઘા પણ દુનિયાની હજી કોઈ પણ સંસ્કૃતિ ઉપર પડ્યા નથી. ને છતાં પણ આટલા સંખ્યાબંધ પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે. કેવળ અડીખમ ઊભી છે એટલું નહીં, પોતાની આગવી ઓળખ સાથે સંસ્કૃતિ અડીખમ થઈને ઊભી રહી છે. આ સંસ્કૃતિ ઉપર પ્રહારોની જે પરંપરા થઈ છે એની આપણે એક ઉડતી ઝલક જો આપણે જાણીએ તો પણ આપણને થઈ જાય કે શું આ સંસ્કૃતિએ સહન કર્યું છે. એનો ઇતિહાસ આપણે ઉપર છલો જોઈએ તો ઈસવીસન પૂર્વે 521 થી ઈસવીસન પૂર્વે 485 સુધી ઈરાનના રાજાઓ સાયરસ, કેમ્બેસિસ અને દારાયસ સિંધ અને પંજાબ ઉપર રાજ્ય કરી ગયા. ઈસવીસન પૂર્વે 326 સિકંદર આ ભૂમિને ગમરોળી ગયો. ઈસવીસન 711 અંદર મોહમ્મદ બિન કાસિમ આ ભૂમિની અંદર આવ્યો અને લૂંટફાટ કરી ગયો. ઈસવીસન 977 મોહમ્મદ ગઝનીનો પિતા સુબુક્ત ગિન આવ્યો, એણે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો કર્યા. ઈસવીસન 1001 થી 1026 25 વર્ષની અંદર મોહમ્મદ ગઝની 1770 વખત આ ભૂમિ ઉપર આવ્યો અને આ સંસ્કૃતિને તોડતો રહ્યો. 1194માં કુતબુદ્દીન ઐબક એને પ્રહાર કર્યા. 1197 ની અંદર ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા સમગ્ર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી 1221 ની અંદર ચંગીસખાન આ સંસ્કૃતિ ઉપર તૂટી પડ્યો. 1224માં અલાઉદ્દીન ખિલજી આક્રમણ કર્યું. 1306-1311માં મલિક કાફુર આવ્યો. 1398 ની અંદર તૈમુર લંગ આવ્યો. 1473 ની અંદર મોહમ્મદ બેગડો આવ્યો. 1739 ની અંદર નાદિર શાહ આવ્યો. આ એવા રાજાઓ હતા, એવા લૂંટારાઓ હતા કે જેણે ઘણી બધી નુકસાની કરી જેના નામ છે. બીજા નાના નાના આવી ગયા એના તો નામ નથી. આટલું જ નહીં, આ લોકો આવ્યા એના પહેલા ભારતની અંદર ગ્રીક, શક, સિથિયન, હુણ અને યુએચી લોકો આવીને સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરી ગયેલા. ત્યાર પછી આ બધા આવ્યા છે અને આ બધા આવીને ગયા ત્યારથી પૂરું ના થયું. ત્યાર પછી ધોળી ચામડી અને મેલી મુરાદો લઈને અંગ્રેજો આવ્યા. એમણે ઠંડા પ્રહારો આ સંસ્કૃતિને તોડવા માટે કર્યા અને આટલું આટલું બધું થયા છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ છે. જે સીતમોનો સિલસિલો આપણી સંસ્કૃતિએ સહન કર્યો છે એ વાંચીને ગમે તેવા પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી જાય. છતાં પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આટલા બધા સીતમો પ્રહારો સહન કરવા છતાં પણ આ સંસ્કૃતિ ટકી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિની પાસે એવું શું છે કે જેને લઈને એ પોતે અડીખમ ઊભી થઈ જાય છે, અને ઊભી થઈ જાય કેટલી હદ સુધી કે એક લૂંટારો, એક શાસક આ સંસ્કૃતિ પર પ્રહાર કરીને ગયો હોય અને બીજો આવે ત્યારે બીજાને એવું જ લાગે કે જાણે આ સંસ્કૃતિની ઉપર કોઈ પણ પ્રકારનો પહેલા પ્રહાર થયો નથી, એવી પ્રકારે આ સંસ્કૃતિ બેઠી થઈ ગઈ હોય. તો કઈ વિશલ્યકરણી, કઈ સંજીવની આપણી પાસે છે કે જેથી આ સંસ્કૃતિ ક્યારેય મરતી નથી? આ દેશ ઉપર, આ સંસ્કૃતિ ઉપર મુસલમાનોએ આક્રમણ કરીને એટલા બધા મંદિરો તોડ્યા, એટલી બધી મૂર્તિઓ તોડી કે બનારસની અંદર મુસ્લિમો તોલ માપની અંદર ભાંગેલી મૂર્તિઓના ટુકડાઓ રાખતા, અને છતાં પણ આજે આ દેશની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે. તો શા માટે આ સંસ્કૃતિની અંદર એવું શું છે કે પોતે તરત પછી બેઠી થઈ જાય છે? આ સંસ્કૃતિની અંદર આવીને અનેક લોકોએ બળથી અને આયોજનથી ધર્મનું પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે અને કરતા રહ્યા છે, છતાં પણ આ દેશની 1 અબજની વસ્તીમાંથી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો શા માટે આ સંસ્કૃતિનો નાશ થતો નથી? શા માટે આ સંસ્કૃતિ એ ધ્વસ્ત અને અસ્ત થતી નથી? એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે યુનાન, મિસર ઓર રોમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ એસી કી હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે. કે યુનાનની સંસ્કૃતિ ચાલી ગઈ, સોક્રેટિસ ગ્રીસ અને એરિસ્ટોટલના ધાવણ પીને ઉછરેલી ગ્રીસ સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. પિરામિડોની સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની અંદર દટાઈ ગઈ, ત્રિશંકુ આકારના પિરામિડમાં. એ ત્રિશંકુ સંસ્કૃતિનું પ્રતિબિંબ કદાચ ઉપર પડતું હશે ત્રિશંકુ પિરામિડ દ્વારા. તો આ બધી સંસ્કૃતિઓ એ ચાલી ગઈ. રોમન સંસ્કૃતિ જેની ધાક વાગતી આજે રોમન એમ્પાયર ખલાસ થઈ ગયું, છતાં પણ આ બધી સંસ્કૃતિ આટલી મોટી હતી એ તૂટી ગઈ. પરંતુ ભારત ઉપર તો સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે, કે સદીઓથી આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે છતાં પણ એ કેમ કડળભૂસ થઈને તૂટી નથી શકતી? તેના 3 આધારસ્તંભ એવા છે કે જે ગમે તેવા આક્રમણો, અત્યાર સુધીના જે આક્રમણો થયા છે એના કરતા પણ વધારે જાલીમ આક્રમણો આ સંસ્કૃતિ ઉપર થશે, પણ 3 આધારસ્તંભ એવા સંસ્કૃતિના મજબૂત છે કે એનાથી આ સંસ્કૃતિને કોઈ પણ પ્રકારની ઊંધી આંચ આવતી નથી. એ 3 આધારસ્તંભ એમાંથી પહેલો આધારસ્તંભ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક એવો આધારસ્તંભ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે કે જેના આધારે આ સંસ્કૃતિ એ ક્યારે તૂટતી નથી. એવું કહેવાય છે કે હીરો, ગ્રેફાઇટ અને કોલસો આ ત્રણેય તત્વો એ કાર્બનની અંદરથી તૈયાર થતા હોય છે. કાર્બન જ અલ્ટિમેટ એના એટમ હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ તો ગ્રેફાઇટ તો એકદમ બરડ હોય છે, ફટ દઈને તૂટી જાય. કોલસો પણ પગ નીચે કચરાને તૂટી જતો હોય છે, અને હીરો એની ઉપર હથોડીના ઘણ મારવામાં આવે ને તો પણ એ તૂટતો નથી. તેનું કારણ શું? તત્વ તો અંતે એક જ છે, કાર્બન. છતાં પણ કેમ કોલસો અને ગ્રેફાઇટ એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને હીરા ઉપર હથોડીના આઘા પડવા છે તે તૂટતો નથી? એનું કારણ છે કાર્બનના અણુઓની ગોઠવણી. ગ્રેફાઇટની અંદર એવું કહેવાય છે કે કાર્બનના જે અણુઓ એ ટેટ્રાહેડ્રલની અંદર ગોઠવાયા હોય છે. કેમિસ્ટ્રી તો તમે બધા ભણી હશે એટલે ખ્યાલ હશે. ત્યાર પછી બીજો આવે છે કોલસો, એની અંદર એમોર્ફસ સ્ટ્રક્ચર હોય છે કાર્બન અણુઓની, અને હીરાની અંદર હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરની અંદર ષટકોણીય રચના એ કાર્બનના અણુઓની હોય છે. એ અણુની ગોઠવણી એવી થાય છે કે જેને લઈને આવી એક મજબૂતાઈ હીરાની અંદર આવતી હોય છે. જો ગોઠવણ એક થઈ અને ગોઠવણના દ્વારા એ મજબૂતાઈ હીરાને પ્રાપ્ત થઈ. શાસ્ત્રો સંસ્કૃતિને મજબૂત કરે છે ગોઠવણ કરી આપીને. ત્રણ પ્રકાર

તમને ઉઘાડા નહીં જોવા મળે. તો આ સંબંધો ના આધારે સંયમ એવો આવ્યો છે આપણા પ્રજાની અંદર, અને સંયમના દ્વારા એક ચારિત્ર્ય ઘડાયું છે આ પ્રજાનું, અને એને લીધે આ સંસ્કૃતિ ટકતી હોય છે. કાકા કાલેલકરે જીવન સંસ્કૃતિ નામના પુસ્તકમાં એક બહુ સુંદર વાત લખી છે કે સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. જેમ 25 વર્ષ સુધી દ્રઢ બ્રહ્મચર્ય રાખનારની પ્રજા સુદ્રઢ બનતી હોય છે, તેમ સંયમના અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ઘજીવી હોય છે. આપણા ઋષિઓએ તપ અને બ્રહ્મચાર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપ્યો. આપણા સાધુઓએ તપશ્ચર્યાના પરિણામે આર્ય સંસ્કૃતિનો વિસ્તાર થયો. શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. મહાવીર સ્વામીના તપ વડે અહિંસા ધર્મ ફેલાયો. સાધુ અને સંયમી જીવન ગાળીને શીખ ગુરુઓએ પંજાબમાં જાગૃતિ આણી. ત્યાગના નિશાન નીચે જ સાદા મરાઠાઓએ સ્વરાજ્ય સ્થાપ્યું. બંગાળના ચૈતન્ય મહાપ્રભુ મુખ શુદ્ધિને માટે પણ વધારાની હરડે રાખતા નહીં, તેમાંથી જ બંગાળની વૈષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી. સંયમ પ્રથમ તો કર્કશ અને નિરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિના મધુર ફળ આપણને મળતા હોય છે. તો આપણા શાસ્ત્રોએ આ જે સંબંધ આપણને ગોઠવી આપી, એનાથી જે સંયમનું નિર્માણ આ દેશમાં થયું છે, એના આધારે આ સંસ્કૃતિ પોતે ટકી છે. અને આ એક સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર આ રીતે બને છે. બીજી વાત કે શાસ્ત્ર છે એ સમાજની પણ ગોઠવણ કરી આપે છે. સમાજની અંદર જે 4 વર્ણ અને જે 4 આશ્રમની ગોઠવણ આપણા શાસ્ત્રોએ કરી આપી છે, એના આધારે આ સંસ્કૃતિને ઊની આંચ આવતી નથી. આવા સાંભળીને તમારામાંથી કદાચ કોકને પ્રશ્ન થશે કે ભાઈ આ જે 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થાઓ કરી આપી અને એના લીધે જે ફાટફૂટો અંદર અંદર પડવા માંડી, એના લીધે જ આ બધા પ્રહારો થયા છે. કારણ કે એ વખતના રાજાઓ અંદર અંદર આવી રીતે કુસંબની અંદર ખદબદતા, એ વખતની જે જ્ઞાતિઓ એકબીજાને સહકાર આપતી નહીં કે આપણી ઉપર ક્યાં આક્રમણ થયું, જ્યાં તો શુદ્રોને જ રંજાડ થાય છે ને. અને આ રીતે વર્ણ વ્યવસ્થાના લીધે જ આ ભારતને સહન કરવું પડ્યું છે. ભારતની અંદર શૂરવીરોનો અભાવ નહોતો, પણ એકતાનો અભાવ હતો, એટલે આ બધી આ ફાટફૂટ આ સંસ્કૃતિમાં પડવાના સંજોગ ઉભા થયા. આવું કદાચ કોકને લાગે, પણ એ વાત ખોટી છે. આપણા શાસ્ત્રોએ જન્મને કારણે વર્ણ વ્યવસ્થા કરતા વૃત્તિના કારણે વર્ણ વ્યવસ્થાને વધારે પ્રાધાન્ય આપેલું છે. પરંતુ આપણે એવી કઈ ગેરસમજ કરી બેઠા કે જન્મ દ્વારા વર્ણ વ્યવસ્થા ચાલવા માંડી. મહાભારતના વન પર્વની અંદર સર્પયોનિને પામેલા નહુષ રાજા અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. એની અંદર યુધિષ્ઠિર રાજા એ નહુષને કહે છે કે શુદ્રે તો યદ ભવેત લક્ષ્મ દ્વિજે તચ્ચ ન વિદ્યતે, નવે શુદ્રો ભવેત શુદ્રો બ્રાહ્મણો નચ બ્રાહ્મણ, યત્ર એતત લક્ષ્યતે સર્પ વૃત્તમ સ બ્રાહ્મણ સ્મૃત, યત્ર એતન ન ભવેત સર્પ તે શુદ્રમ ઇતિ નિર્દિશેત. કે શુદ્રની અંદર પણ જો બ્રાહ્મણના લક્ષણ દેખાય તો તમારે એને બ્રાહ્મણ સમજો, અને બ્રાહ્મણની અંદર જનોઈ સિવાય બીજું કોઈ જ બ્રાહ્મણનું લક્ષણ ના આવે તો પણ એને શુદ્ર સમજો. આવી ગોઠવણો એ આપણા શાસ્ત્રોની અંદર કરી છે. કહેતા કે વૃત્તિ ઉપર વર્ણ વ્યવસ્થા આધારિત છે, જન્મ ઉપર નહીં. પરંતુ આપણે ગેરસમજ કરી બેઠા અને જન્મના આધારે બધા વર્ણોના ભાગલા પાડી દીધા. આપણા શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણો મુખ માસિદ્રા બાહો રાજન્ય ક્રેત ઉરુ તદ્વૈશ્ય પદ્યામ શુદ્રો અજાયત, કે બ્રાહ્મણો છે ભગવાનના મુખમાંથી જન્મ્યા, પછી ક્ષત્રિયો છે ભગવાન હાથમાંથી જન્મ્યા, ઉરુમાંથી વૈશ્યો થયા સાથળમાંથી, અને ચરણમાંથી શુદ્રો નીકળ્યા, ચરણ નીચા એટલે શુદ્રો પણ નીચા. પણ આપણે ભૂલી ગયા કે ભગવાનની પહેલી પૂજા ચરણની થાય છે અને પછી મુખ સુધી લોકો પહોંચતા હોય છે. તો એકચ્યુઅલી એવું કંઈ હતું જ નહીં કે આ વર્ણ ઊંચો ને આ વર્ણ નીચો. પરંતુ આપણે કંઈક એવી ગેરસમજ કરી બેઠા ને એને લીધે એકતાની અંદર તૂટ પડી. છતાં પણ શાસ્ત્રો છે ને માતા જેવા છે. જેમ માતા હોય એ પોતાના બધા જ બાળકોને સરખી ભાગે બધું જ વહેંચી આપે ખાવાની વસ્તુ, છતાં પણ આપણે જોઈએ છીએ કે બાળકો છે ને બટકા માટે બાટકવા માટે પાછા, પણ એ વખતે પાછી માતા આવીને પરિસ્થિતિ ઠાળે પાડી આપે. એમ શાસ્ત્રો કહ્યું કે કાંઈ વાંધો નહીં, મેં તો આવી રીતે વર્ણ વ્યવસ્થા કાંઈ પાડી નહોતી, છતાં પણ તમે ગેરસમજને લઈને અંદર અંદર ઝઘડવા માંડ્યા. અને એ વખતે પણ શાસ્ત્રોએ આવી અને આપણને વધારે તૂટતા અટકાવ્યા અને આપણને ટકાવ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે લિંગ વિધિ લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહિન પાવા. રામ ભગવાને શિવલિંગની પૂજા કરી અને પછી આ વાત કરી કે જે શિવનો દ્રોહી છે એ મને કોઈ દિવસ પામશે નહીં. કારણ કે ભારતનો જે 4 વર્ણોનો સમાજ છે ને, મુખ્ય તો કૃષ્ણ રામ અને શિવની ઉપાસના એ 200 વર્ષ પહેલા કરતો, અને એની અંદર પણ અંદર અંદર પાછી આવી પ્રકારની ટકરામણો થયા કરતી. શિવપંથી હોય એ પોતે પોતાની માન્યતા પ્રમાણે ચાલે, વૈષ્ણવ કપડું સીવડાવવા જવું એમ ના બોલે, કપડું સંધાવવા જવું છું એમ બોલે, સીવડાવવામાં પણ પાછું શિવ આવી જાય એટલે એ નહીં બોલવાનું. હવે એની અંદર પાછું આટલું બધું ચાલતું હતું. એ વખતે તુલસીદાસે આ રામાયણનું રચના કરી અને તુલસીદાસે આ રામ ભગવાનનું આવું ચરિત્રનું ચિત્રણ કર્યું, અને એને લીધે લોકોને લાગ્યું કે ભાઈ રામને શિવ અંદર અંદર નથી ઝઘડતા, આપણે શું કરવા ઝઘડવું. અને એ રીતે એકતા ધીમે ધીમે વધવા માંડી. રામાયણના રામ એ ગુહને ત્યાં ગયા, રામાયણના

વાનરો ને ભેટ્યા, એમણે રીંછ સાથે દોસ્તી બાંધી, એ પેલી શબરી ભીલડી ના ત્યાં ગયા અને એ બધાને લાગ્યું કે ભગવાન જયારે આવો કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે આપણે શા માટે અંદર અંદર ઝઘડ્યું. વ્યાસજી એ ભાગવત લખ્યું, તે ભાગવત ની અંદર કૃષ્ણ ભગવાન ને પેલી કુબજાના અંગરાગ આલેપતા લેખ્યા. એ કૃષ્ણ ને હમણે સામાન્ય દાસી પુત્ર વિદુર ની ભાજી આરોગતા કયા. એ કૃષ્ણ ને ગોપીઓ જે ભરવાડણ હતી એના સંગે રાસ રમતા લખ્યા. અને બધાને લાગ્યું કે આપણા ભગવાન એક છે તો શા માટે આપણે જ્ઞાતિઓને કારણે અંદર અંદર ઝઘડ્યા કરવું. અને એમ કરતા કરતા આજે સમાજના ચાર વર્ણો ચાર આશ્રમો જુદા જુદા ફંટાઈ જતા હતા એ બધા એક આવ્યા. અને આ તુલસીદાસના રામાયણે કે એ વ્યાસના ભાગવતે કે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રીએ આવી રીતે એકનિષ્ઠ ભક્તિના જોર ઉપર લોક માધ્યમ દ્વારા ઘસાઈને ક્ષીણ થતી હિન્દુ સંસ્કૃતિને રોકતો એક બંધ બાંધી દીધો. અને વિનોબા જેવા પોતે બોલી ગયા કે નાસ્તિકતાનો એક પ્રવાહ આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યો હતો, પણ એમાં આખી સંસ્કૃતિ એ તણાઈ જવાની હતી, પરંતુ એની અંદર આપણા શાસ્ત્રોએ એ વિદેશી હુમલાને ખાળી દીધો. આ શાસ્ત્રે બધાને એક કરી દીધા અને આ સંસ્કૃતિને વળી પાછું એ નૂતન જીવન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે એક એને સમાજની પણ આપણને ગોઠવણ કરી આપી છે. અને ત્રીજી વસ્તુ છે સમજની ગોઠવણ. સમજ એટલે એક શાણપણ, સમજ એટલે એક વિવેક, કે જે વિવેકના લીધે જે શાણપણના લીધે આખો સમાજ ટકી શકે, આ પૃથ્વી પર વસતા પ્રત્યેક મનુષ્ય જીવી શકે. આજે ભારતના શાસ્ત્રોએ જેવું આ ટકી રહેવાનું શાણપણ ટકી રહેવાનો વિવેક શીખ્યો છે એવો વિવેક દુનિયાના કોઈ બીજા શાસ્ત્રોની અંદર આપણને એવું કહેવાય છે કે આજે વિશ્વની અંદર આખી પૃથ્વીને 30 વાર આપણે ખલાસ કરી શકીએ એટલો શસ્ત્રોનો જથ્થો એકત્રિત થઈ ગયો છે. 1981 ની અંદર 14મી જાન્યુઆરીએ જયારે જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ પદેથી ઉતર્યો નીચે, એ વખતે પોતે બોલતો ગયેલો કે હવે પછીનું યુદ્ધ એ અણુયુદ્ધ થશે અને એ અણુયુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં જેટલો વિનાશ થયેલો એટલો વિનાશ પ્રત્યેક સેકન્ડે થવાનો છે. તો આટલી બધી ભયાનકતા, આટલી બધી વિનાશકતાના આરે આવીને આપણે ઉભા રહી ગયા છે. આજે એટલો બધો વિનાશ એ પ્રબળ બન્યો છે કે એવા બોમ્બ શોધાયા કે માણસ પોતે મરી જશે પરંતુ આ જે જડ વસ્તુઓ છે ને એ કઈ નાશ નહીં પામે. એટલે આપણું તૂટેલું સ્લીપર એમનું એમ રહેશે ને આપણે ઉપડી જઈશું, આપણી કિંમત આપણા તૂટેલા સ્લીપર કરતા પણ ચાલી ગઈ. તો આ પ્રકારની એક પરિસ્થિતિ આજે વિશ્વની અંદર ઉભી થઈ છે, કારણ કે આ એક શાણપણ આપણે ગુમાવ્યું છે, આપણે એક વિવેક ગુમાવ્યો છે કે આપણે પોતે જ આપણને નાશ કરવા માટે બેઠા છીએ, આપણે પોતે જ આપણને મારવા માટે બેઠા છીએ. એક વાર બે માણસો હતા ને ભેખડની ધાર ઉપર તલવારથી લડાઈ કરતા હતા, ત્યારે કોક નીચે ઉભેલા ડાયા માણસે કહ્યું કે અલ્યા આટલી ઊંચી ભેખડ ઉપર તમે જઈને આ તલવારબાજી કરો છો પરંતુ જો નીચે પડશો ને તો તમે બે મરી જશો, માટે ડાયા થઈને પાછા આવી જાઓ. ત્યારે બે માંથી એક જણાએ શું કહ્યું કે સામે વાળો ડાયો થશે પછી હું ડાયો થઈશ, ત્યાં સુધી આ તલવારબાજી ચાલુ રહેશે. એ લોકોને ખબર નથી કે તલવારની ધાર કરતા ભેખડની ધાર વધારે ખતરનાક છે, પડશો તો તલવાર સાથે બે જણ મરશો. તો આ પ્રકારની અણસમજ એ આજે પૃથ્વી ઉપર વસતા એ મનુષ્યોની અંદર વધી છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણને ટકી રહેવાનું જે શાણપણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. આ દેશના ઋષિઓએ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ઝુલાવતા આપણને વિદ્યાની સાથે આપણને વિવેક પણ ખૂબ જ ધરબી ધરબીને પાયો છે. આપણી સંસ્કૃતિના બે પાત્રો થઈ ગયા, એક હતો અર્જુન ને બીજો હતો અશ્વત્થામા. અર્જુનની પાસે વિદ્યા પણ હતી અને એની પાસે શાણપણ પણ હતું, અને અશ્વત્થામાની પાસે વિદ્યા હતી એની પાસે શાણપણ નહોતું, તો અંતે પોતે નાશને પામ્યો. કારણ કે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું, વિદ્યા હતી એની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની, પણ એ છોડી દીધું, પણ એ શસ્ત્ર કેમ પાછું વાળ્યું એની પાસે એને જ્ઞાન નહોતું, અને એના લીધે એ અશ્વત્થામા પોતે એ મર્યો. જ્યારે અર્જુનની પાસે વિદ્યા હતી પરંતુ એના રથની લગામ એ કૃષ્ણ ભગવાનના હાથમાં હતી, એને વિવેક આપનારો પુરુષ એની સાથે હતો, એટલે અર્જુનની વિદ્યા એ વિવેકની લગામને કારણે એ સફળ નીવડી. આજે વિશ્વની અંદર વિદ્યાઓ બહુ વધી ગઈ છે. બેન્જામિને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. દુનિયાની અંદર ક્યારે નહોતા એટલા બુદ્ધિશાળી માણસો આજે છે, છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ વિનાશની અંદર જ આવી રહ્યો છે. સંબંધ, સમાજ અને સમજ, આ ત્રણ ગોઠવણો આપણા શાસ્ત્રે આપણને એવી આપી છે કે જેનાથી આ સંસ્કૃતિ એ અનેક પ્રહારો થયા છતાં પણ એ નાશ પામતી નથી. જવાહરલાલ નહેરુ જેવા પણ એકવાર બોલેલા કે ભારતની અંદરથી રામાયણ ને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું બચે, તો કે ભારત ભારત મટી જાય. ભારતનો આત્મા એ આ શાસ્ત્રોએ ઘડ્યો છે, ભારતની સંસ્કૃતિનો પ્રાણ એ આ શાસ્ત્રો છે, એના આધારે આ સંસ્કૃતિ ટકી છે. તો આ એક આધારસ્તંભ આપણો મજબૂત છે. હવે બીજો આધારસ્તંભ આવે છે, એ આધારસ્તંભ છે મંદિર. ભારતની સંસ્કૃતિનો આધારસ્તંભ એ મંદિરો છે, અને એટલા માટે આ સંસ્કૃતિને એ ક્યારેય ઊની આંચ આવતી નથી. એના પણ ત્રણ કારણ છે કે કેવી રીતે મંદિર એ સંસ્કૃતિનો આધારસ્તંભ બને છે, કેવી રીતે મંદિર છે સંસ્કૃતિને ટકાવે છે.
તો પહેલું કાર્ય મંદિર શું કરે છે, એ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવે છે. અને ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. શ્રદ્ધા છે ને એ જ જીવન છે, અને શંકા છે ને એ જ મૃત્યુ છે. આ વાત એ વિવેકાનંદ સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી પોતે કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત એની ભગવાનમાં શ્રદ્ધા જ રહેલી છે, અને જે દિવસે એ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને સર્વસ્વ માનવા માંડ્યું, એ દિવસથી એ પ્રજાનું મૃત્યુ થયું છે. જેને સમગ્ર વિશ્વની અંદર ભારતનો જય જયકાર કર્યો, હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કર્યો. વિવેકાનંદ કહેતા કે કોઈ પણ પ્રજાની તાકાત એ ભગવાનમાં શ્રદ્ધા ઉપર અવલંબે છે. બીજી એક વ્યક્તિ ભારતમાં થઈ ગઈ કે જેણે પાછલા 100 થી 125 વર્ષમાં ભારતને વિશ્વકક્ષાએ લાવીને મૂકી દીધું, ભારતની છાપ સુધારી, એ હતા ગાંધીજી. એ ગાંધીજી એકવાર રાજકોટની અંદર આવેલા, ત્યાં આગળ કાઠિયાવાડી રાજકીય પરિષદની કારોબારી સમિતિની મિટિંગ હતી, અને એની અંદર ચર્ચા નીકળી કે સત્યાગ્રહી તરીકેની મુખ્ય શરતો શું, સત્યાગ્રહી કોને કહેવાય. એની અંદર ગાંધીજીએ વાત કરી કે સત્યાગ્રહીની પહેલી શરત એ છે કે એને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારે એમના જે સાથીદારો કેટલાક હતા, એમણે કહ્યું કે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ નીતિના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ કોઈ જિંદગીમાં ખોટું ના કરતો હોય, એ વ્યક્તિ ભગવાનમાં ન માને તો શું ના ચાલે. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ એ ટકી શકે નહીં. અને પછી એમણે બહુ મુદ્દાની વાત કરી કે હું મારા 50 વર્ષના સત્યાગ્રહના અનુભવથી કહું છું કે માણસ ઉપર જ્યારે આફત તૂટી પડે છે ત્યારે છેલ્લી ઘડીએ ભગવાન સિવાય તેને કોઈ આધાર રહેતો નથી. માટે તે વખતે જો તે ન માને ભગવાનમાં, તે છેવટે તૂટી પડે છે અને વહેલો મોડો ચોક્કસ એ નાશ પામે છે. તો એ પોતે માનતા કે ભગવાનમાં શ્રદ્ધા છે ને એ જ આપણને ટકાવવા માટે એ પૂરતી છે. આ ગાંધીજી એ સામાન્ય નહોતા. જેણે હિટલરને હંફાવ્યો એવા ઇંગ્લેન્ડને એમણે લાકડી ઉગામ્યા વગર આ ભારતની બહાર ફેંકી દીધું. જેનો સૂર્ય ક્યારેય વિશ્વની અંદર આથમતો નહીં એ બ્રિટિશ રાજ સત્તા, એની સામે એક પણ ગોળી ચલાવ્યા વગર એના પાયા 150 વર્ષના ઉખાડીને ફેંકી દીધા. એ ગાંધીજી કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા વગર એ કોઈ પણ વ્યક્તિ એ વહેલી મોડી ચોક્કસ એ ભાંગી પડતી હોય છે. તે ભગવાનમાં શ્રદ્ધા આ મંદિરો દ્વારા ટકતી હોય છે. એ મંદિરોમાં જે ભગવાન હોય છે એના દ્વારા એ શ્રદ્ધા ટકતી હોય છે. બીજી વસ્તુ કે મંદિરો શું કાર્ય કરે છે, તો આ મંદિરો દ્વારા દૈવી પુરુષોનું નિર્માણ થતું હોય છે. બાઇબલની અંદર સોડમ શહેરની એક કથા આવે છે. એની અંદર વાત એવી છે કે એક વાર સોડમ શહેરની અંદર જ્યારે કોઈ પણ દૈવી માણસ એ ભગવાનને દેખાયો નહીં, ત્યારે ભગવાને એ શહેરનો નાશ કરી નાખ્યો. પહેલા એમણે કહ્યું હશે કે આમાંથી કોઈ એક સારો માણસ લઈ આવતો હું આ શહેરને જીવતું રાખું, ને ત્યારે એનો નાશ કરી નાખીશ. પણ એક પણ માણસ એવો દૈવી ગુણવાળો મળ્યો નહીં, અંતે એ શહેરનો નાશ થયો. આ કથા પણ એટલું સમજાવે છે કે વિશ્વ છે ને એ દૈવી ગુણોની વ્યક્તિઓ દ્વારા ટકતું હોય છે, એની દ્વારા એ પોતે જીવંત રહેતું હોય છે. જેમ કોઈ શેઠિયો હોય કે સારો કારકુન હોય, તેને એક્સટેન્શન આપે કે ના તારી એવરેજ પૂરી થાય છે આ નોકરીમાં, પરંતુ તું 2 વર્ષ વધારે નોકરી કરીજે, એમ સારા માણસોને જે જોઈને એ ભગવાન આ વિશ્વને એક્સટેન્શન આપતા હોય છે કે ના વાંધો નહીં આટલા તો સારા માણસો છે ને, તો એના દ્વારા આ ટકતું હોય છે. એટલે જ એક ઉક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મંદિર બને ને તો બ્રહ્માંડની આવરદા 10,000 વર્ષ વધી જાય છે. કારણ કે મંદિરો દ્વારા આવા દૈવી માણસો એ નિર્માણ પામતા હોય છે. તો આ મંદિર છે એનું એક કાર્ય આ છે કે માણસોને દૈવી બનાવે છે, એની અંદર એવા સદગુણો આપે છે. જન્મથી તો આપણે દૈવીને આસુરી બંને સંપત્તિઓને લઈને જ આવતા હોઈએ છીએ, પરંતુ આપણો આસુરી ભાવ એ ધીમે ધીમે જો એવું વાતાવરણ ના મળે ને તે વધતો જતો હોય છે, અને જો દૈવી વાતાવરણ મળે તો દૈવી ભાવ પણ વધતો જાય. તો એ દૈવી વાતાવરણ આપણને આ મંદિરો દ્વારા પૂરું પડતું હોય છે, અને આપણે બધા જ એ દૈવી ગુણોવાળા આ મંદિરોને લીધે બનતા હોઈએ છીએ. ભાગવતની અંદર દેવો અને અસુરોની વાત આવે છે. દેવો અને અસુરોના પિતા એક જ હતા, કશ્યપ ઋષિ, પરંતુ એમની માતાઓ જુદી હતી. દૈત્યોની માતા હતી, એનું નામ હતું દીતિ, અને જે દેવતાઓ હતા એની માતાનું નામ હતું અદિતિ. પરંતુ એકવાર જે દીતિ હતી એને કશ્યપની પાસે ગેરસમયે આ અંગ સંગના સુખની માગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે આ પ્રકારની ક્રિયા થાય નહીં, શાસ્ત્રોની એનો નિષેધ છે. પરંતુ દીતિ હશે એ પોતે કામને કારણે એટલા બધા વ્યાકુળ બનેલા, એમણે આગ્રહ ચાલુ રાખ્યો અને છેવટે ન છૂટકે કશ્યપ ઋષિએ દીતિનો સંગ કર્યો, અને એ અસામાજિકતા એ અસંયમને લીધે એ દીતિમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ દૈત્યો થયા. તો આપણી અસામાજિકતા, આપણો અસંયમ એ સમાજમાં આસુરોનું નિર્માણ એ કરતો હોય છે. આપણે બધા જ આદિત્ય જેવા થવાની શક્યતા વાળા છીએ, છતાં પણ માણસ દૈત્ય કેમ બને છે? યોગ્ય વાતાવરણના અભાવે. તેની અસામાજિકતા, એનો અસંયમ એ દૂર કોણ કરે?
એ આ મંદિરો દ્વારા થતો હોય છે એવું વાતાવરણ મળે છે. અને ત્રીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી મહારાજ મંદિરની વ્યાખ્યા કરતા કહે છે કે મનને સ્થિર કરે એ મંદિર. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશના મૂળની અંદર મનની સ્થિરતા કે અસ્થિરતા એ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનો વિનાશ થાય તેમાં પણ મનની અસ્થિરતા હશે, કોઈ પણ સંસ્કૃતિનો વિનાશ થાય તેમાં પણ એ સંસ્કૃતિના અનુયાયીઓ માણસોની અસ્થિરતા હશે. તો કોઈ પણ વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશ થાય જેના મૂળમાં એ માણસના મનની સ્થિરતા કે અસ્થિરતા જવાબદાર છે. અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયો. અમેરિકામાં વર્જિનિયાની અંદર એક પાર્ક રેન્જર રોય સલિવન થઈને એક વ્યક્તિ થઈ ગયો. આ રોય સલિવન એ પોતે મરી ગયો, એના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ની અંદર પોતાનું નામ અમર કરી ગયો. કારણ શું હતું, કઈ સિદ્ધિના માટે એને ગિનિસ બુકમાં નામ મળ્યું, તો એની ઉપર 7-7 વખત વીજળી પડી છતાં પણ માણસ જીવતો રહ્યો. 7 વખત વીજળી પડવા છતાં પણ માણસ જીવતો રહેલો ને એટલે ગિનિસ બુક ની અંદર એનું નામ ગયું. પરંતુ એ માણસ પોતે મૃત્યુ કેવી રીતે પામ્યો, એની પ્રેમિકાએ એક વાર એનો તિરસ્કાર કર્યો અને એને ખોટું લાગી ગયું ને આને આપઘાત કરી નાખ્યો. જો મનની અસ્થિરતા, વીજળીના જે ઘા સહન કરી શકે એ વ્યક્તિનું મન અસ્થિર થયું ને માણસ પોતે મરી ગયો. તો વ્યક્તિગત વિનાશના મૂળની અંદર આ મનની અસ્થિરતા છે. હાઇડ્રોજન બોમ્બને બનાવનારો એડવર્ડ ટેલર, એક વાર એના મિત્રે એનું અપમાન કર્યું, જિંદગીભર એને લીધે પોતે દુઃખી રહેલો. આટલી મોટી શોધ કરવા બદલે એને જે સન્માન મળ્યું એ સન્માન પેલા અપમાનને ઢાંકી શક્યું નહીં અને જીવનભર એ પોતે દુઃખી રહ્યો. તો વ્યક્તિગત વિનાશ કે અશાંતિના મૂળની અંદર મનની અસ્થિરતા છે. સમષ્ટિગત વિનાશના મૂળની અંદર પણ એ જ છે. યુનેસ્કોની પ્રથમ પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ સૌથી પહેલા માનવીના મનમાં પેદા થાય છે અને તેથી માનવીના મનમાં જ શાંતિ માટેના કવચ રચાવા જોઈશે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી એ ભૂમિ ઉપર આવતું હોય છે, એટલે મનને પહેલા સ્થિર કરવાની વધારે જરૂર છે. અને મન સ્થિર ક્યારે થાય, કોઈ સ્થિર વસ્તુમાં પરોવાય ને તો એ મન સ્થિર થાય. કોઈ માણસ પડતો હોય અને માણસ પડતા ઝાડને પકડે તો શું દશા થાય, એ વહેલો પડે હેઠો. પડતા ઝાડને પકડવાથી સ્થિર નથી થવાતું, સ્થિર ઝાડને પકડવાથી સ્થિર થવાય. એમ દુનિયાની પ્રત્યેક વસ્તુઓ છે ને અસ્થિર છે, જે કાલે હતી આજે નથી રહેતી અને જે આજે છે કાલે નથી રહેતી. એમાં આપણે આપણું મન જોડીશું તો આપણું મન ક્યારેય સ્થિર નહીં થાય. પરંતુ જે સ્થિર તત્વ છે એ છે ભગવાન અને સંત. એ ભગવાન અને સંતની અંદર આપણે જો જોડાઈએ તો આપણું મન એ સ્થિર થતું હોય છે, આપણા મનના પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે. અને એટલે ગાંધીજી પોતે કહેતા કે મંદિર વિના હિન્દુ ધર્મ ન ચાલે, મંદિરો તોડી નાખવા એ યોગ્ય નથી. મંદિર તોડો એટલે ધર્મ તૂટ્યો. મંદિરો તે ધર્મની સભ્યતાનું સંગ્રહ સ્થાન છે. આજે કરોડો માણસો મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે એ મંદિરોને જમીન દોસ્ત કરીને એમની પાસેથી લઈ લો અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. તો આપણા મનના પ્રશ્નોનું સમાધાન આ મંદિર આપણને આપે છે. મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલના ખાટલા ઉપર સુઈ જવાથી મળતું નથી. શરીરના પ્રશ્નોનું મળે, મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ શાળાઓમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ થિયેટરમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ એમ્યુઝમેન્ટ પાર્કમાં લપસણીઓ ખાવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ દારૂના પીઠામાં જઈને 2 ગ્લાસ ચડાવવાથી મળતું નથી. અથવા તો મનના પ્રશ્નોનું સમાધાન એ તમાકુ ખાવાથી પણ પ્રાપ્ત થતું નથી, નહીં તો તમાકુને સંકટ મોચન દેવું કહીને બધા પધરાયા હોત મંદિરમાં. પણ એવું કોઈ કરતું નથી. એ મનના પ્રશ્નોનું સમાધાન એ મંદિર આપે છે. અને એટલા માટે આ મન સ્થિર થઈ જાય છે, એનાથી માણસો સ્થિર થાય છે અને સુસ્થિર માણસોની ઉપર ઉભેલી સંસ્કૃતિ પણ એ સ્થિર રહે એમાં કોઈ શંકા નથી. તો આ 3 રીતે મંદિર પણ એ આપણી સંસ્કૃતિને એ ટકાવે છે. કેવળ ટકાવવા પૂરતું નહીં પણ એ સંસ્કૃતિને આગળ ને આગળ એ ધપાવે છે. સંસ્કૃતિના દિગ્વિજયો એ મંદિરો દ્વારા થતા હોય છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી ઈસવીસન 1999 નૈરોબીની અંદર મંદિર બાંધ્યું, જેના મહંત તરીકે પૂજ્ય આચાર્ય સ્વામીનો લાભ આપણને મળવાનો છે. 2 વર્ષ સુધી રહી ચૂકેલા છે. એ મંદિરનું ઉદ્ઘાટન જયારે થયું ત્યારે હંગેરીના રાજદૂત ડોક્ટર ટીથ ત્યાં આવેલા અને એમણે આ મંદિર જોયું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કર્યા અને પોતે બોલ્યા કે મારી ઘણા વખતથી ભારત જવાની ઈચ્છા હતી, આ મંદિર જોયા પછી એ ઈચ્છા વધારે તીવ્ર બની છે અને હું હવે ચોક્કસ ભારતને જોવા માટે જઈશ. આ મંદિરમાં એકદમ આધ્યાત્મિકતા સભર વાતાવરણ અનુભવાય છે. હવે સામ્યવાદના લાલ ઝંડાની છાયાની અંદર ઉછરેલો માણસ એને આધ્યાત્મિકતાથી ભારત જોવાની ઈચ્છા થાય તો આ મંદિરે કેવો આ સંસ્કૃતિનો એક જબરદસ્ત પ્રભાવ એના મનની અંદર જન્માવ્યો હશે અને જમાવ્યો હશે. અને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા તાજમહાલ જોઈને ના થઈ, એને લાલ કિલ્લો સાંભળીને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા ના થઈ, પણ આ મંદિર દ્વારા એને આ ઈચ્છા જાગૃત થઈ. બીબીસી ટીવીના રિપોર્ટર લિનલીઓ એણે જયારે 1995 લંડનનું સ્વામિનારાયણ મંદિર જે ઉદ્ઘાટિત થયું સ્વામીશ્રી દ્વારા એ જોયું ત્યારે એણે પોતે વાત કરી કે હું આશા રાખું છું કે ભારતની જેમ
અહીંયા બ્રિટનમાં પણ હિન્દુત્વ વિકાસ પામે. હવે જે માણસે 150-150 વર્ષ સુધી ભારતની સંસ્કૃતિને કચડવાના પ્રયત્નો કર્યા હોય, એ માણસોના અંતરમાં ભાવના થાય કે અમારા દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રસાર પામે, તો આ મંદિર શું કાર્ય કરે છે, કેવી રીતે સંસ્કૃતિને ફેલાવે છે, એની વાત એ આપણને સમજાય. લંડનની અંદર એક મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર છે, એણે પોતે નિયમ રાખ્યો છે કે રોજ સવારે આ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પછી ટેક્સીનું આગળનું કામ ચાલુ કરવાનું. હવે આવા ધર્માંધ મુસ્લિમોની અંદર પણ ભારતની સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર જન્માવી શકે, તે મંદિર કેવી રીતે આ સંસ્કૃતિની સેવા કરે છે આપણને સમજાય છે. એક બહુ જ મોટા હિન્દુ ઉદ્યોગપતિ જેનું બ્રિટનના ધનાઢ્યોમાં 1-10 નામ આવે, એ માણસે પોતે વાત કરી કે છેલ્લા 50 વર્ષથી ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના વડાપ્રધાનો એ ભારતની છાપ સુધારવા વિશ્વમાં પ્રયાસ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં ધન અને માનવ શક્તિનો વ્યય થાય છે, પણ આ 50 વર્ષમાં ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ અને અત્યાર સુધીના વડાપ્રધાનો અને હાઈ કમિશનરો જે છાપ નથી સુધારી શક્યા, એ છાપ માત્ર 5 દિવસની અંદર લંડનના સ્વામિનારાયણ મંદિરે બદલી નાખી છે. જો આ સંસ્કૃતિનું કાર્ય આ મંદિર દ્વારા આ રીતે થતું હોય છે, તો આ મંદિરો ખાલી સંસ્કૃતિને ટકાવે જેટલું નહીં, કે સંસ્કૃતિને ફેલાવતા જ હોય છે. અને આ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિર છે ને, એ જેટલું આપણે સમજીએ છીએ ને, એના કરતા ભારત ઉપર આક્રમણ કરનારા વધારે સારી રીતે સમજતા હતા. કારણ કે એ લોકોએ આક્રમણ કરીને સૌથી પહેલા પ્રહાર કોની ઉપર કર્યા છે, આપણા મંદિરો તોડ્યા છે. એમણે હોસ્પિટલ આવીને ભારતમાં તોડી નહીં, એમણે ભારતની અંદર આવીને કોઈ શાળા ઉપર હુમલા નથી કર્યા, એમણે ભારતની અંદર આવીને કોઈ જોવાલાયક સ્થળોનો ધ્વંસ નથી કર્યો, પણ એ લોકોએ પહેલા હુમલા ભારતના મંદિર ઉપર કર્યા. કારણ કે સમજતા હતા કે ભારતની સંસ્કૃતિમાંથી જ્યાં સુધી મંદિરો નહીં જાય ને, ત્યાં સુધી આ સંસ્કૃતિ જવાની નથી. આજે ઘણા ભારતના કથાકણ સાધુઆ નથી સમજતા, એ લોકો મંદિરોની ઘણી વાર નિંદા કરતા હોય છે કે મંદિરોની જરૂર શા માટે છે, મંદિરો શા માટે આવી રીતે એની પાછળ પૈસા ખર્ચાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ મંદિરો એ આ સંસ્કૃતિને ટકાવે છે. વૃક્ષ પોતે જ મૂળની નિંદા કરે તો કેવું કહેવાય, આજે સિતાર હોય એ પોતે પોતાના તારની કડક આલોચના કરે દૃષ્ટતા કેવી કહેવાય, આજે નદી હોય એ પોતાના કિનારોને વખોડે કેવું કહેવાય, નદી કિનારાને તોડશે તો નદી જ નહીં તળાવ બની જશે, ખાબોચિયું થઈ જશે અને સુકાઈ જશે. આજે વૃક્ષ એ મૂળની નિંદા કરે તો ચાલે, મૂળ વગર વૃક્ષ ઊંચું નહીં વધે, ફૂલે નહીં ને ફાલે પણ નહીં. આજે સિતાર વગર તાર, તાર વગર સિતારની શું દશા થાય, એક દંડા તરીકે ઉપયોગ કરી શકીએ જો આપણને જરૂર પડે તો, બીજો કોઈ ઉપયોગ ના થાય એનો. તો આ મંદિરોએ આપણને ટકાવ્યા છે, એ મંદિરો એના દ્વારા આપણે ટકી શક્યા છીએ. આ મંદિરો આપણા ઋષિઓએ આપણને આપ્યા, એના કારણે આ ભારતની સંસ્કૃતિ એનો ક્યારે નાશ થયો નથી. અને ત્રીજું પરિબળ, છેલ્લો આધારસ્તંભ એ છે સંત. સંત દ્વારા આ સંસ્કૃતિ એવી મજબૂતાઈ પ્રાપ્ત કરીને આજે ઊભી છે કે એના પાયા એ કોઈ હચમચાવી શક્યું નથી. અને આ વાત કેટલી સાચી છે એ આપણે બધા અહીંયા હિન્દુઓ બેઠા છીએ, આપણે બધા ભારતીયો બેઠા છીએ, તો એને સમજાવવાની આવશ્યકતા એ મને લાગતી નથી. કારણ કે આપણે બધા ભારતીય રહી શક્યા છીએ, આપણે બધા હિન્દુ રહી શક્યા છીએ ને, એનું શ્રેય એ આવા સંતોના ફાળે જાય છે. બુદ્ધથી આક્રાંત ભારતને શંકરાચાર્યએ બચાવ્યું. જો શંકરાચાર્ય ભારતની અંદર ના હોત તો ભારતની અંદર કદાચ એ બૌદ્ધ ધર્મ એ ફેલાઈ ચૂક્યો હોત. ત્યાર પછી તમે જુઓ તો જેને હનુમાનનો અવતાર માનવામાં આવે છે એવા મહારાષ્ટ્રીયન સંત સમર્થ રામદાસ, એણે પોતે મુસ્લિમોથી આક્રાંત થતા ભારતને બચાવ્યું. છત્રપતિ શિવાજી, એના વીર સરદારો અને બહાદુર માવળા સિપાહીઓની અંદર એમણે ધર્મના તેજ પૂર્યા અને એના દ્વારા આ સંસ્કૃતિ ટકી. એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. જો શિવાજી ના હોત ને તો બધા જ એ આપણે હિન્દુ મટી ગયા હોત, પરંતુ એ શિવાજીને જેણે પ્રેરણા આપી એના મૂળની અંદર હતા એ સંત સમર્થ રામદાસ. તો આ સંસ્કૃતિ જે ટકી છે એ આ સંતોના દ્વારા ટકી છે. અને નજીકનું જ આપણે જોઈએ તો આપણું આ ગુજરાત, એની અંદર અત્યારે મોટા ભાગની વસ્તી એ આપણા હિન્દુઓની છે, અને એની અંદર ભારતને જે પોતે પોતાની માતા માને છે એવા વ્યક્તિઓની છે, એના મૂળની અંદર કોણ છે, એના મૂળમાં છે ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસો. તમને થશે કે કેવી રીતે, તો 1826 સાલની અંદર આપણા ગુજરાતની અંદર લોર્ડ બિશપ હેબર કરીને એક ખ્રિસ્તી પાદરી એ પોતે અંગ્રેજો દ્વારા અહીંયા મોકલવામાં આવેલો. આ ખ્રિસ્તી પાદરી કોઈ સામાન્ય નહોતો, એ ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય અને સમાજ વિદ્યાનો જાણકાર હતો, કુશળ ચિત્રકાર હતો, સમર્થ લેખક હતો, પ્રભાવશાળી વક્તા હતો, કોઈ પણ વિચક્ષણ અને વ્યવહાર દક્ષ રાજકારણીમાં જે ગુણો અને બધા ગુણો આની અંદર હતા, અને એની સાથે સ્વધર્મ પ્રેમ અને ઈશ્વર નિષ્ઠા પોતાના ભગવાનમાં એને હતી. અંગ્રેજોને લાગ્યું કે આ માણસ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે એકદમ યોગ્ય છે, અને એમણે એને ગુજરાતની અંદર મોકલ્યો કલકત્તાથી કે તમે ગુજરાતમાં જાઓ અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો અને બધાને આપણો ધર્મ આપી આવો. અને એ પોતે ત્યાં આગળ આવ્યો,
એક રાજાના જેવી સુવિધાઓ અંગ્રેજોને પૂરી પાડતા. એને પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું જ્યાં જઉં ત્યાં દરેક મિલિટરીના ઓફિસરોને સૂચના આપી દેવામાં આવેલી કે આને જે વસ્તુ જોઈએ તમારે આપી દેવી, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. આવી પ્રકાર આ બાદશાહી સન્માન સાથે ગુજરાતની અંદર આવ્યો. એને અહીંયા કલેક્ટર હતા ખેડામાં વિલિયમ્સ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાતનો હેતુ શું હતો? એ બિશપ એબર્ટને એવું હતું કે હું ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરી દઉં, એટલે એના જે 20 લાખ અનુયાયી છે એ બધા મારા ધર્મના જ થઈ જાય, અને પછી કોઈ બીજું કાર્ય આપણે ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે કરવાનું રહેશે નહીં. હોશિયાર હશે એટલે એકને જ પકડવા માંગતો હતો. અને 26 માર્ચ 1825 ના દિવસે એની મુલાકાત થઈ ભગવાન સ્વામિનારાયણ સાથે. 4 એપ્રિલ સુધી રોકાવાનો હતો ખેડાની અંદર. એને થયું કે આ 10 દિવસનો જે મારી પાસે સમય છે ને એ દરમિયાન હું ભગવાન સ્વામિનારાયણને મારી પાસે રાખીશ, એમને ધર્મની વાતો કરીશ, એમને પછી મારી સાથે મુંબઈ ફરવા લઈ જઈશ, ત્યાં મારા મિશનરીઓના જે માણસ એની સાથે મુલાકાત કરાવીશ, અને એમ કરીને એમને હું ખ્રિસ્તી બનાવી દઈશ. અને આ રીતે એ પોતે ત્યાં આગળ આવ્યો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના ભક્તો જોયા એણે, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વર્તન જોયું, અને એના મુખની અંદરથી ઉદ્ગારો સરી પડ્યા. આ બહુ કથા તો લાંબી છે આખો પ્રસંગ, પરંતુ અંતે પોતે બોલ્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ હોનર્ડ. કે ભગવાન સ્વામિનારાયણે જે આદર આ ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખ્રિસ્તી ધર્મગુરુને કોણ જાણે કેટલાય વર્ષો નીકળી જશે. અને એને લાગ્યું કે અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહીં કરી શકીએ. એ પોતે જેવો આવેલો ને એવો પાછો જતો રહ્યો. આજે ગુજરાત એ હિન્દુઓની વસ્તીવાળું છે એનું શ્રેય આ ભગવાન સ્વામિનારાયણને જાય છે. જો એ ના હોત ને તો આપણે બધા જ્હોન જેઠા મેરી મોહન થઈ ગયા હોત. પરંતુ એમણે પોતે આપણને બચાવ્યા, એમણે પોતે આ હિન્દુ સંસ્કૃતિને બચાવી. તો આ એક બહુ મોટી વસ્તુ છે. મંદિર હોય, શાસ્ત્ર હોય, પણ આવી જો આધ્યાત્મિક વિભૂતિ ના હોય ને, આવા જો એક સંત ના હોય ને, તો એ કાર્ય ટકતું નથી. તો સંત એ શાસ્ત્ર પણ રચે અને મંદિર પણ કરી આપે, અને એટલા માટે આ સંત એ બહુ આધારસ્તંભ મોટો છે. કદાચ આપણી પાસે શાસ્ત્ર ના હોય, કદાચ આપણી પાસે મંદિર ના હોય, પણ જો સંસ્કૃતિની પાસે એક સંત હશે ને પ્રમુખ સ્વામી જેવા, તો પણ ભારતીય સંસ્કૃતિ ક્યારેય નાશ નહીં પામે. કારણ કે આવા સંત એ શાસ્ત્રોની અંદર પ્રાણ પૂરતા હોય છે. શાસ્ત્ર વાંચીને બહુ ઓછાને ભગવાનના માર્ગે ચાલવાની પ્રેરણા મળે, પણ એ શાસ્ત્રમાં લખેલું જીવન જયારે આપણને પ્રત્યક્ષ દેખાય ને ત્યારે આપણને ચાલવાનું બળ એ મળતું હોય છે. શાસ્ત્રમાં બધા વિધિ વિધાન લખ્યા જ હોય, કેમ જીવવું કેમ રહેવું, છતાં પણ આપણે પાળી નથી શકતા, પણ એનું મૂર્તિમાન ઉદાહરણ સામે દેખાય તો એ પળાય. જેમ ટ્રાફિકની પુસ્તિકામાં ટ્રાફિકના બધા નિયમ તો આવે જ છે ને, છતાં પણ પોલીસ રાખવી પડે. કેમ કે ટ્રાફિકની પુસ્તિકા વાંચીને કોઈ ટ્રાફિકના નિયમ પાળતું નથી. પોલીસ હોય તો નીકળી જતા હોય, પછી પુસ્તિકાની તો શું દશા થાય. એટલે એમાં પોલીસ જોઈએ, એમ શાસ્ત્ર હોય, પણ એની સાથે એ સંત પણ હોવા જોઈએ. અને એ સંત કે આ સંસ્કૃતિને ટકાવે અને સંસ્કૃતિને પ્રસરાવે. મહર્ષિ અરવિંદ કહેતા કે પ્યોરિટી ઓફ વન મેન કેન સેવ ધ હોલ વર્લ્ડ. કે એક માણસ જેવો શુદ્ધ હોય ને આખી દુનિયાને પોતે બચાવે. આજે પ્રમુખ સ્વામી મહારાજે જગતના આધારરૂપ સંતની ભૂમિકા એ પોતે બજાવી રહ્યા છે. આવું નથી કહેતો, પરંતુ મુનિ સુશીલ કુમાર જૈન ધર્મના બહુ મોટા આચાર્ય થઈ ગયા, અત્યારે તો કાળ ધર્મ પામી ગયા, પણ એમણે વાત કરેલી કે આપણી આ ભારતની સંસ્કૃતિને રામ અને કૃષ્ણ, નરસિંહ અને મીરા, કબીર અને નાનકે આવીને પોષી છે, સંવર્ધિત કરી છે, ટકાવી છે, બચાવી છે, આગળ વધારી છે. પરંતુ અત્યારે આપણે કળિયુગની અંદર એવા એક પુરુષને શોધી રહ્યા છે કે જે ફરીવાર ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જાય, ફરીવાર ભારતની સંસ્કૃતિને ટકાવે. ભગવાનની દયાથી આપણને એવા પુરુષ મળ્યા છે, અને એનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ વાત એમણે પોતે કરી. તો આ સંત એ જગતને એ પોતે ટકાવતા હોય છે. પોલ બોટંગ જ્યારે 1988 ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થયું, અને એ વખતે પોલ બોટંગે વાત કરેલી તેના સંસદ સભ્યએ કે વિનાશના પંથે જતી અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી આ પાર્લામેન્ટમાં તમારી ઉપસ્થિતિ અત્યંત અનિવાર્ય છે. એ લોકોને પણ લાગ્યું કે નહીં, સંત હશે તો આ સંસ્કૃતિ ટકશે. સત્યમિત્રાનંદ ગિરી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, એમણે 1991માં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સવ જોયો અમેરિકામાં, ત્યારે એમણે કહ્યું કે હવે અમેરિકાની અંદર ભારતીયો એ ઊંચું માથું રાખીને ચાલી શકશે, કારણ કે ભારતીયોની લઘુતા ગ્રંથિ તોડી નાખે એવો ઉત્સવ આ પ્રમુખ સ્વામી આજે અમેરિકાની અંદર ઉજવ્યો. એલ કે અડવાણી 1995માં જ્યારે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટનમાં આવેલા, ત્યારે એમણે વાત કરી કે હું લંડનમાં આવ્યો ત્યારે અહીંના પ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એને મેં ઉપાડ્યું, અને એ મંદિરની વાત આ ગાર્ડિયન છાપું કરતું હતું, અને ગાર્ડિયન છાપામાં લખેલું લંડનના મંદિર માટે કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ, કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ આજે બ્રિટનની ભૂમિ ઉપર થયો છે. અને મને આનંદ એટલા માટે થયો કે આ સમાચાર ભારતમાંથી પ્રસારિત થતા નહોતા, પરંતુ ભારતથી હજારો માઇલ દૂર
એક બીજી સંસ્કૃતિ દ્વારા સમાચાર પ્રસારિત થતા હતા. તો જો આ સંત દ્વારા સંસ્કૃતિ આટલી હદ સુધી એ મજબૂત થતી હોય છે તો આ ત્રીજો પણ આધારસ્તંભ આપણી સંસ્કૃતિની પાસે છે. અને આ ત્રણ શાસ્ત્ર મંદિર ને સંત એ ત્રણ આધારસ્તંભ એવા આપણી પાસે છે કે જેનાથી આ સંસ્કૃતિ પોતે ટકી છે, આગવી ઓળખ સાથે ટકી છે. અને આ ત્રણેય પાયાને ભગવાનનો આધાર છે ને એટલે સંસ્કૃતિ એ શાશ્વત રહેવાની છે. કારણ કે શાસ્ત્રો છે એ ભગવાનના છે, મંદિરો છે એ ભગવાનના છે, સંતો છે એ ભગવાનના છે, અને ભગવાન શાશ્વત છે. માટે આપણી આ ભારતની સંસ્કૃતિ એ પણ શાશ્વત રહેવાની. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પશ્ય દેવસ્થે કાર્યમ ન જજાર ન મ્રિયતે, કે જુઓ ભગવાનનું કાર્ય કે નાશ પણ નથી પામતું અને જીર્ણ પણ નથી થતું. તો આવી એક સંસ્કૃતિ આપણી પાસે છે, એને આ શાસ્ત્રોએ આ મંદિરોએ અને આ સંતોએ ટકાવી છે. હવે આ તો આપણે વાત સાંભળી, પરંતુ એને ટકાવવા માટે છેલ્લે એટલું કહેવાનું કે આપણે પણ થોડો પ્રયત્ન એ કરવો. તો આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ? તો જે ભગવાનમાં આપણે માનતા હોઈએ તે ભગવાનના જે શાસ્ત્ર હોય તે શાસ્ત્રનું રોજ એક પાનું જો આપણે વાંચીશું ને તો સંસ્કૃતિના પાયાની અંદર એક મુઠ્ઠી સિમેન્ટ આપણે નાખ્યો કહેવાશે. કહેતા કે એની થોડીક પણ આપણે મજબૂતાઈમાં આપણો પણ ફાળો ગણાશે. જે ભગવાનમાં આપણે માનતા હોઈએ એ ભગવાનના મંદિરની અંદર અઠવાડિયે એક વાર પણ જો આપણે જવાનું રાખીશું ને તો આપણી આ સંસ્કૃતિ માટેની એક મોટી સેવા થશે. અને જે સંતમાં આપણને શ્રદ્ધા હોય એ સંતના સમાગમની અંદર પણ આપણે અવારનવાર જવાનું રાખીશું અને એના આદેશ પાલન કરવાનું રાખીશું તો એ આ સંસ્કૃતિની આપણી એક મોટી સેવા ગણાશે. તો આવા ત્રણ એક ઉન્નત આધારસ્તંભો ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, એને આપણે વધારે ને વધારે મજબૂત કરાવી અને આપણે પણ એનો સારામાં સારો લાભ લઈને આપણે પણ એ અમર પંક્તિમાં ભળી શકીએ એવી પ્રકારે જીવન ઘડવાનું બળ આપણને પણ મળે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.

0: પાર્ષદમાં તો એટલે ધોળા લુગડા, આ લાલ છે અને આ ધોળા. પાર્ષદમાં યોગી આપા ભેગા 4 વર્ષ રહ્યો પાર્ષદ તરીકે. એમાં ખાસ યોગી આપાની યુક્તિ કરેલી, પ્લાન કરેલો કે જો મને લાલ આપે તો બીજા મંદિર ના ઉપાડી જાય, લાલ દીક્ષા આપે ને તો બીજા મંદિરવાળા તૈયાર હતા. એટલે પણ યોગી આપા 4 વર્ષ પાર્ષદમાં રાખ્યા એટલે યોગી આપા કે 2 સંત અને 1 પાર્ષદ જોઈએ અમારે. એટલે એ રીતે 4 વર્ષ ખૂબ લાભ આપ્યો. લાભમાં યોગી માદો હતો, સખત તાવ આવતો હતો અને ઉપર સૂર્ય હતો. એટલે અમદાવાદમાં પેલા ખૂણામાં તમારે ઉપર. પછી યોગી આપણે મને જોયા નહીં એટલે ગોતતા ગોતતા આવ્યા, શોધતા હતા અને મને પકડી પાડ્યો. પછી નીચે બેસી ગયા અને પગ દાબવા લાગ્યા. મને ખબર નથી કોણ દાબે છે, પણ સારું લાગ્યું એટલે દાબવા દીધા. પછી ચંપકલાલ શેઠ બેન્કર એ આવ્યા કે બાપા તમારી બધા વાટ જુએ છે, નીચે 200 હરિભક્તો છે, તમે સભામાં આવો. યોગી કે ના તમે અહીં બેસો, તમે પગ દાબો તો આવો. હવે એટલી વારમાં તો હું જાગી ગયો, બેઠો થઈ ગયો. પછી આવો તો શેઠ સાહેબ એ પગ દાબે, પાર્ષદ તે કંઈ ગણતી નહીં આપણે, ભાજી મૂરા કહેવાય. એટલે એવા શેઠને યોગી આપા આ બધું કરે તો જો યોગી આપાને હું ગુરુ તમે ચેલા એવું કોઈ ભાવ જ નથી. સુરત એકદમ મજેદાર હતા. પછી એકવાર ના અરે સ્વામી અને હું ઘણી વાર એકલા હોઈએ અને સ્વામીને ઉપાડવાના હોય. સ્વામી એક નાના બાળકની જેમ લબડી પડે અને આપણે આખું ભાર આપણા માથે ખબર પડી. હા એટલે અને પથારી હોય એટલે આમ ઢાળ વિના કોઈ ગબડીએ એવું જોખમ ખરું, પણ બહુ મજા આવે. એવું હાવ લબડી પર આમ અને આપણે ઉપાડવાના હોય એટલી મજા આવે. લગભગ 50 વખત એ રીતે લાભ આપે. કોઈ હોય જ નહીં યોગી આપાને, અને અંદર તો કોઈ હોય નહીં, બહાર હોય તો 4-5 જણ હોય. એ બધે લાભ ખરેખર આપે. પછી એકવાર ઓલા મારી પિસોટી ખસી ગઈ હતી. પિસોટી એટલે સોલર પ્લેક્સસ, આમાં આગું પાછું થઈ ગયું. તો એ તે વખતે ભાદરણમાં હું ઉપર હતો, કારણ કે બહુ દુઃખે પેટ. એટલે યોગી આપણે ત્યાં આવ્યા, આમ ધાદરો ચડીને તે એમનો ટેકો જોઈએ, પણ એમને એમ ચડી ગયા. પછી આ શુદ્ધ દુઃખ છે. તો યોગી આપણને પિસોટી ખસેડી હતી એમને, એટલે એમને અંદાજ કાઢ્યો કે પિસોટી ખસી ગઈ છે. મને તો ખબર નથી. પછી મને કંઈ સૂઈ જાઉં, સૂઈ ગયા અને અમને કંઈ જંતર મંતર કર્યું. અરે જનોઈથી આમ કરે ને આમ સાંજે પિસોટી ખસી ગઈ છે. પછી સામ સામા કે મેં હાથ એમના હાથ કહીને એને ઓલા પગના એમના પગ સામે કરીને મને બેઠા કર્યા. પછી કે હું પેલી ગોળને સૂંઠની ગોળી લઈ આવું, તમે બેસી રહેજો, ખસતા નહીં. પોણો કલાક થયો. એ નીચે ગયા અને કોઈ હરિભક્તને વાત કરી હતી કે આ ગોળી લઈને લારી વખત ઘરે ગયા ક્યારે આવે ને બધું આવું. અહીં તો ડૉક્ટર તરતમ અત્યારે ડૉક્ટરો 5 ડૉક્ટરો તૈયાર હોય. તે વખતે યોગી આપણી આવી દશા હતી. પછી આ તરત જ ઉપર આવ્યા, એકદમ બધું પડતું મૂકીને ગોરી લઈને ઉપર આવ્યા. સૂઠની ગોરી, સૂઠ ગોર અને ઘી, એટલે મને કંઈક ખાઈ લો અને પછી બેઠા થઈ ગયો તરત જ બેઠ. મને કંઈ સમજ ના પડી કે એકદમ દુખતો ગોરી ખાઈને તરત બેઠા કરી. પહેલાં તો 1.5 કલાક એટલે એ મજા કરતા બધા ઘણા પ્રસંગો છે. પછી પ્રમુખ સાહેબ મહારાજ એમને તો હદ કરી. તે વખતે યોગી આપા હતા ને કુબેરભાઈ ભાવનગરવાળા, બહુ મોટા હરિભક્ત હતા, એ ધામમાં ગયેલા. એટલે યોગી આપા મને કહું કે પ્રમુખ સાહેબ સાથે ફરજો અને પછી એટલા જ આપણે ભેગા થઈશું. ચોથે દિવસે ત્યાં ભેગા થઈશું અને એ તો સ્વામી ગયા અને હું પ્રમુખ સાહેબ સાથે જોડાયો. પ્રમુખ સાહેબને અમદાવાદ આવવાનું થયું તો અમદાવાદ આવ્યા અને આંબલીપોર જ્યાં બાપાને ચાદર ઓઢાડી હતી શાસ્ત્રી પાસે, એ જગ્યાએ મંદિર નાનું હતું અને ત્યાં પેલી બહુ એક કોઠારી સીધું આપે. તે વખતે કરકસરની જરૂર હતી એટલે એમને ડબલ કરકસર હતી. કરકસર તો ખરી, એમને ડબલ હતી. પ્રમુખ સાહેબ મહારાજ સંસ્થાના ધણી, એમને જોખી જોખી ના આપે. અને ઘઉંનો લોટ ને એટલે બધું. અને પછી સ્વામી પોતે રાંધે, તે વખતે બીજા કોઈ ના મળે. બીજા સાથે જોડમાં સાધુ હોય એ કંઈ ગયા હશે તો સ્વામીએ કલાક બધું રસોઈ બનાવી તૈયાર કરી અને પેલી રોટલી ઉપર બધું ઘી ચોપડી બધું બધું જ. અને મને ખબર નહીં, હું તો બહાર બેઠેલો, સ્વામી આઈને પીરશે પછી જાય પછી આઈને પીરશે. એવી રીતે ગરમ ગરમ ફૂલકા બધું. સ્વામીના ભાગની રોટલી હું ખાઈ ગયો. મને ખબર છે કે અંદર શું ચાલે છે. અને સ્વામી બાપાએ તો દાર ભાત કહીને આમ આટલું કહીને ઊભા થઈ ગયા. અને પછી મને પાછળથી ખબર પડી કે આવું હતું. યોગી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ભાગની રોટલી આવીને અને જે પછી અમારે અટલાદરા આવવાનું હતું એટલે અમદાવાદ સ્ટેશને અમે ગયા. હવે તે વખતે તો હું યુવકમાં હતો, યુવક તરીકે તો ઉપવાસ કોને પડે संत ने के मारे पर अपन कहीं खबर नहीं बुद्धू ना बैल जो स्वामी करते विचरण करे पछी स्वामी एक डब्बा में बैठा पी साई कह के अपने आगर जाइए सारू कंपार्टमेंट जाइए एले स्त्रीओ ना होए ये डब्बा में जाइए स्वामी जोई है पछी तरत जाया मैंने कहा चलो आगर डब्बो सारो से एटले अपने गया हम सेठिया दी जम जब बीजा कोई नौकर है ना कोई गतागम नहीं स्वामी आए ने स्वामी कहे कि ताई थैली क्या अरे थे हमने याद तो थैली मैंने कहीं खबर नहीं थैली नहीं भाई स्वामी तमे बैसो हूँ ले आओ अरे चार पांच डब्बा क्रॉस कराने के लिए घणो डिस्टेंस है અને તે સખત ગીરવી હોય પૂરેપૂરો જોખમ સ્વામી બાપાને ઉપવાસ પડ્યો પણ સ્વામી થેલી લઈ આવ્યા અને મને આપી પ્રતિ વખતે કોઈ પ્રતિભાવ કોઈ આમ એટલા પ્રેમથી આપી થેલી કે એ તો બીજો હોય ને દૂર કાઢી નાખે તું ગુરુ કે હું ગુરુ ભાન પડતી નથી આ તારી જ થેલી ક્યાં રહી જાય છે બધું એ બધું ખૂબ કયા યોગ્ય પ્રમુખ સાહેબ એક શબ્દ બોલ્યા નહીં એક શબ્દ અને એટલા હેતથી પ્રેમથી એમ પાસે નાના બાળક હોય ને તમારું બાળક હોય અને એ બેસાડે એટલે એવી રીતે બેસાડ્યા એક શબ્દ નહીં અને સાહેબ પોતાના કામમાં જોડાઈ ગયા અને સ્ટેશન એટલે આવી રીતે એ તો બહુ સાંભળે છે આમ જ્યારે જ્યારે એટલે જો આપણે હેત કરવા ગયા નથી પણ આવે વર્તન હોય ઓટોમેટિક હેત થાય અંતર અંતર કબૂલ કરે ઉપરથી દેખાવાની અંતર અંતર કેટલા નજીક આવ્યા સ્વામી બાપા પાસે સાથે એક ચાર દિવસનો ખેલ હતો પણ એકદમ સ્વયં માટે ખૂબ હેત થયું પછી તો યોગી બાપા આટલા દરા મળ્યા અને પછી એમના સાથે વિચારમાં જોડી ગયા પણ આવી રીતે અને ત્યાર પછી પણ પ્રમુખ સ્વામી અમારે સાયલન્ટ હેત હતું ઉપરથી ખબર ન પડે એ મને ઓળખે હું એમને ઓળખું સ્વામી બાપા હું લાઈનમાં આવું ને બધાને માથે હાથ મૂકે સ્વામીને કોને ખબર પડી જાય એ હું આવે તો હાથ આમ લઈ લે માથે હાથ મૂકે નહીં બહુ મર્યાદા પણ ઘણી રાખતા અને એ બધા ઘણા પ્રસંગે એ રીતે થયું પછી મર્યાદા હેતપૂર્વક આમ બીજી રીતે નહીં બીજા તો મર્યાદા રાખે આપણે આપણા વડીલ હોય મોટા હોય તો પણ અંદર હેત મણ બે મણ હેત અંદર સાથે આવે અને એ રીતે એટલે આવી નજર મીઠી નજર રાખી એટલે આપણે ટકી ગયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સંપથી બધું જ પોસિબલ છે આખી દુનિયામાં જ્યાં જ્યાં સંપ છે એમાં વિકાસ થયો છે અને જ્યાં જ્યાં અહીંનું સૂત્ર છે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ વી ફોલ એટલે અમેરિકાનું સૂત્ર છે કે સંપથી જે ધારો એ બધું કરી શકે અને સંપ ના હોય તો બધું
1: તૂટી પડે, ભાંગી પડે. મોટી મોટી સંસ્થાઓ, મોટા સીઓ, કંપનીઓ બધા જ્યાં કુસુમ પેસે, જરાક બે હેડ હોય એના મનમાં જરાક દ્વિધા ઊભી થાય ને બધું ભાંગી પડે. એ સંપ તો સંપમાં કદાચ આપણે જો આ કંપની હોય, ચાર જણે મોટલ લીધી હોય અને શરૂઆતમાં તો એકદમ સારું ચાલે, પણ પછી ચાર જણના મન બગડે, બીજું કાંઈ નહીં, હોટલ બોટલ બગડે નહીં, મન બગડે. અને એમાં એકને થાય કે મેં આટલું રોક્યું છે અને મને શેર પૂરું મળતું નથી, એ શરૂઆત થાય કુસુમની અને બધું પડી ભાંગે. અને નહીં તો સ્તંભ હોય તો એકદમ આસમાને ચડી જઈએ. એક સૂત્ર છે કે લોટ કેન બી અચીવડ, લોટ કેન બી અચીવડ બાય, ધેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ, ધેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ, બટ નો વન, ઇફ નો વન કેર્સ ફોર હુ ગેટ્સ ધ ક્રેડિટ, ધેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ ઇફ નો વન કેર્સ હુ ગેટ્સ ધ ક્રેડિટ. સર, આપણે આ સંસ્થા આ રીતે ચાલે છે કે કોઈને પડી નથી ક્રેડિટને, બધા એક મારા શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજને સામે દ્રષ્ટિ રાખીને બધા જે હોય બધું કરી શકે છે. અને એમાં એટલો સંપ ઊભું થાય છે કે સગા ભાઈ કરતા પણ વિશેષ સંપ થાય છે. એટલે એવી ભાવના છે, એટલે અને ભાવના રહેશે જ. અમારે ગુરુ શાસ્ત્રીમાં યોગી બાપા એમનું કાર્ય છે, એમને કહ્યું છે કે આ કાર્ય, મારું કાર્ય ચાલુ રહેશે અને આ બેસિસ ઉપર સમ, સુરત ભાવ, એકતા. અને આ સાચી વાત છે કે દેર ઇઝ નો લિમિટ વોટ કેન બી અચીવડ ઇફ નો વન કેર્સ હુ ગેટ્સ ધ ક્રેડિટ. અને આના ઉપર જ આ સંસ્થા ચાલે છે. અને એટલું બધું બધાને ડોનેટ આપવું આપવું આપવું, કોઈ લેવાની વાત જ નહીં. એટલે આપવાની વાત હોય તો એ સંસ્થા તો ચાલે જ, અને લેવાની વાત જ્યાં ઘૂસે ત્યાં બધું ગડબડ ગડબડ થઈ જાય. એટલે આપણે તો કાર્ય છે. અને બસ આવી રીતે આગળ વધતા રહો એ પ્રાર્થના.
2: સહજાન સ્વામી મહારાજની જય. અક્ષર

આજથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. વિશ્વના એક અતિ અસાધારણ ધર્મગ્રંથ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. વિશ્વના અનેક ચિંતકોને અનેક મનુષ્યોને ઘેલું લગાડનાર આ ભગવદ્ ગીતાને ભગવાન વેદ વ્યાસે મહાભારતના મધ્યની અંદર મૂકેલી છે. જેમ ઘરના ઉમરા ઉપર પડેલો દીવો એ ઘરના ફળિયાની અંદર અને ઘરની અંદર બંને જગ્યાએ પ્રકાશ આપે, તેમ મહાભારતના મધ્યમાં રહેલી આ ભગવદ્ ગીતા એ એવો ધર્મગ્રંથ છે જે આપણા વ્યવહાર અને આપણો અધ્યાત્મ માર્ગ એ બંનેને પ્રકાશ આપે છે. આપણું યોગ અને આપણું ક્ષેમ એ બંનેનું વહન કરી શકે એવી એની અંદર શક્તિ પડેલી છે. વ્યક્તિ અને સમષ્ટિ કહેતા કે વ્યક્તિ અને વિશ્વ દરેકને માર્ગદર્શન આપી શકે એવો એક દીવડો આ મહાભારતની અંદર ભગવાન વેદ વ્યાસે મૂકેલો છે. 18 અધ્યાયોની અંદર આ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વહેંચાયેલી છે. એના પ્રવચનનો આપણે પ્રારંભ કરીએ તે પહેલાં એ ભગવદ્ ગીતાની જે ઉત્પત્તિ એ પણ એક બહુ સમજવા જેવી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ એ શરૂ થવાનું હતું એ વખતે કૃષ્ણ ભગવાને એ યુદ્ધને નિવારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. પોતે સ્વયં વિષ્ટિ કરવા માટે એ દુર્યોધનની પાસે પહોંચેલા, પરંતુ દુર્યોધનનો લોભ એ બહુ હઠીલો હતો. એને સહેજ પણ નમતું જોખ્યું નહીં અને ભગવાનને સામે એવું જણાવ્યું કે યાવદ ઈ સુચ્યા તીક્ષ્ણાયા વિદ્યદ અગ્રેણ માધવ તાવદ અપિ અપરિત્યાજ્યમ ભૂમેર્ન પાંડવાન પ્રતિ, કે એક સોયની અણી જેટલી જમીન પણ હું યુદ્ધ વિના પાંડવોને આપવા માટે તૈયાર નથી. દુર્યોધનની આવી હઠને જોઈને કૃષ્ણ ભગવાને વિચાર્યું કે હવે ધર્મયુદ્ધ એ બહુ આવશ્યક છે અને કરવું જ પડશે. મહાભારતના યુદ્ધનો સમય નિશ્ચિત થયો. એ વખતે જે મહાભારત હતું એ પાંડવો અને કૌરવના પક્ષે એ વહેંચાઈ ગયું. ભગવાનની નારાયણી સેના પણ દુર્યોધનના પક્ષે ગઈ. કૃષ્ણ ભગવાન હથિયાર નહીં ધારણ કરવાની પ્રતિજ્ઞા સાથે પાંડવોના પક્ષે રહ્યા. અને જે કુરુક્ષેત્રનું સ્થાન છે ત્યાં આગળ આ બંને સેનાઓ પરસ્પર લડવા માટે તૈયાર થઈ ગઈ. બંને સેનાઓના અતિરથીઓ મહારથીઓ દ્વારા શંખનાદ ફૂંકાવા માંડ્યા, રણશિંગાઓ ગાજવા માંડ્યા. અને એ સમયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બનેલા એમને અર્જુન પોતે કહે છે કે સેનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય મે ચ્યુત, કે હે ભગવાન તમે બે સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ. કૃષ્ણ ભગવાન પાંડવ અને કૌરવની સેનાના મધ્યની અંદર જ્યારે અર્જુનનો રથ લઈ જાય છે એ સમયે અર્જુનની દ્રષ્ટિ કૌરવની સેના ઉપર પડે છે. એ સેનાઓની અંદર અર્જુને પોતાના પિતામહ જોયા ભીષ્મ જેવા, પોતાના મિત્રો જોયા, પોતાના સગાવાલા જોયા, પોતાના મામાને જોયા, અને આ બધી પ્રકારના પોતાના સ્વજનોને જોતા જે લડવાનો જુસ્સો અર્જુનનો હતો, જે લડાઈ કરવાની એની ઈચ્છા હતી, એ હિંમત એ ધીમે ધીમે ઓસરવા માંડી, એનો જુસ્સો ધીમે ધીમે ગળવા માંડ્યો. અને એ સ્વજનને જોતા કૃષ્ણ ભગવાનને પોતે કહે છે કે દૃષ્ટ્વેવમ સ્વજનમ કૃષ્ણ યુત્સુમ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે વેફતુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તા ત્વકચૈવ પરિદહ્યતે, કે હે ભગવાન આ બધા યુદ્ધ માટે તૈયાર થયેલા મારા સ્વજનોને જોઈને મારા હાથની અંદરથી હવે ગાંડિવ સરવા માંડ્યું છે, મારું શરીર જાણે બળવા માંડ્યો એવો મને અનુભવ થાય છે, મારા ગાત્રો બધા શિથિલ બનવા માંડ્યા છે, મારું મોં સુકાવા માંડ્યું છે. નિમિત્તાની ચ વિપરીતાની પશ્યામિ કેશવ, કે મને બધા જ પ્રકારના આ જે અણસારો એ વિપરીત દેખાય છે. અને આવી રીતે એ પોતે નામર્દાનગીના વચનો કહીને રથોપસ્થ ઉપાવિષત, કે રથના પાછળના ભાગની અંદર બેસી ગયો. અને કૃષ્ણ ભગવાનને એણે કહી દીધું કે મારે કોઈ પણ સંજોગોની અંદર આ યુદ્ધ કરવું નથી. હવે બધું પ્રયત્ન કર્યા છતાં પણ યુદ્ધ અનિવાર્ય બનેલું, ભગવાને ઘણી બધી મહેનત એને નિવારવા કરેલી અને છતાં પણ આ યુદ્ધ આવી પડેલું, અને એની અંદર બધા તૈયાર પણ થઈ ગયેલા, રણશિંગાઓ ફૂંકાઈ ગયેલા, તૈયારો બધી પ્રકારની થઈ ગયેલી, અને એ વખતે અર્જુન પોતે પાણીની અંદર બેસી ગયો. જેમ માંડવો નંખાઈ ગયો હોય, બધી શરણાઈઓ વાગતી હોય, કન્યાની પીઠીએ ચોડાઈ ગઈ હોય, વરરાજો ઘોડા ઉપર ચડીને પરણવાય આવી ગયો હોય, અને એ વખતે પછી એ વરરાજા વાત કરે કે હવે મારે સાધુ થવું છે, લગ્ન કરવા
નથી. બધાની પરિસ્થિતિ કેવી થઈ જાય કે તાર પહેલેથી કહેવું જોઈએ ને તો આપણી તૈયારીઓ ના કરત. પરંતુ અર્જુને આવી પ્રકારનું કર્યું ભગવાન, પરંતુ આવા વચનો સાંભળીને અકળાતા નથી. બીજો માણસ હોય તો અકળાઈ જાય કે આવી રીતની અત્યારે શું કરવા વાત કરે છે, પહેલેથી જણાવવું જોઈએ ને. પરંતુ ભગવાન કૃષ્ણ એ વખતે સ્થિરતા ધારણ કરીને એકદમ હસવા માંડ્યા. અર્જુનની આ બધી જ્ઞાનની વાતો સાંભળી, અર્જુનની સંન્યાસની બધી વાતો સાંભળી કે યુદ્ધ કરવાથી કુલ ક્ષય થાય છે, કુળનો નાશ થવાથી કુળના ધર્મો પણ જતા રહે, કુળના ધર્મો જાય ત્યારે બધી સ્ત્રીઓ પણ આવી રીતે વ્યભિચારીણી બની જાય, એવી વ્યભિચારીણી સ્ત્રીઓ થકી વર્ણસંકર પ્રજા થાય, એ પ્રજા જ્યારે તર્પણ કરે ત્યારે પિતૃઓ સુધી પહોંચે ને પિતૃઓ બધા નરકમાં જાય, આવા બધા અનર્થ યુદ્ધની અંદર છે, માટે આવું યુદ્ધ મારે કરવું નથી. આવી બધી પ્રકારની ડાહી ડાહી વાતો એ જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કરે છે એ વખતે ભગવાન હસતા હસતા એને સમજાવે છે. પ્રહસન ઈવ ઉવાચ, ભગવાન અકળાયા નહીં, પરંતુ ભગવાન એ હસતા હસતા હવે અર્જુનનો મોહ દૂર કરવા માટે પોતાના ઉપદેશનો પ્રારંભ કરે છે. અર્જુનની વાત ભગવાન સમજતા હતા કે ખોટી નથી, આ યુદ્ધ એ કરવા જેવું નથી, પરંતુ એ જે સિદ્ધાંતની વાતો અર્જુન પોતે કરી રહેલો એ સિદ્ધાંતોને કાર્યમાં કેવી રીતે મૂકવા જોઈએ એનું એની પાસે જ્ઞાન નહોતું. સિદ્ધાંતોની જે વાત અર્જુને કરી કે યુદ્ધની અંદરથી આટલા બધા અનર્થ થાય, જે વાત સાચી હતી, પરંતુ એ સિદ્ધાંતોનો જીવનની અંદર કેવી રીતે અમલ કરવો જોઈએ એની અંદર એ પોતે થાપ ખાઈ ગયેલો. અને પોતાના મોહને ઢાંકવા માટે, પોતાની કાયરતાને ઢાંકવા માટે આવી બધી પ્રકારની વાતો એણે જ્યારે કૃષ્ણ ભગવાનની સમક્ષ કરી, એ વખતે ભગવાન હવે એના મોહનું નિરસન કરવા માટે, એનો મોહ દૂર કરવા માટે એને ભગવદ્ ગીતાનો ઉપદેશ એ આપવાનો પ્રારંભ કરે છે. આ ભગવદ્ ગીતા એનો ઉપક્રમ આપણને સમજાવે છે કે અર્જુનને જે મોહ વ્યાપેલો, કયો ધર્મ છે કયો અધર્મ છે, શું કરવા જેવું છે શું નથી કરવા જેવું, એવી વિભ્રાંત અવસ્થાની અંદર એ જ્યારે આવી પડ્યો એ વખતે એ મોહમાંથી બહાર કાઢવા માટે, એને ઊભો કરવા માટે કૃષ્ણ ભગવાન આ ભગવદ્ ગીતાના ઉપદેશનો પ્રારંભ કરે છે. અને જ્યારે ભગવદ્ ગીતાની સમાપ્તિ થાય છે ત્યારે પણ કૃષ્ણ ભગવાન પૂછે છે કે કચ્ચિદ અજ્ઞાન સમ્મોહ પ્રનષ્ટસ્તે ધનંજય, કે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો તારો મોહ નાશ પામ્યો? અને અર્જુન એ વખતે જવાબ આપે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાત્મયાચ્યુત, કે હે ભગવાન, તમારી કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. તો એનો ગીતાનો આરંભ અને અંત જોતા આ ગીતાનો એક હેતુ આપણને જણાય છે કે અર્જુનને જે મોહ વળગેલો, મોહ એટલે શું કરવાનું અને શું નથી કરવાનું, ધર્મ અને અધર્મ એની એ પસંદગી કરવાની અંદર એ ભૂલો પડેલો, એ મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાને આ ગીતા એને પ્રબોધેલી. ધર્મ સમૂઢ ચેતસ એ અર્જુન પોતે બની ગયેલો, એમાંથી એને બહાર લઈ જવા માટે, એ સાવ હતાશા નિરાશાની અંદર ડૂબી ગયેલો એમાંથી એને ઊભો કરવા માટે કૃષ્ણ ભગવાન આ ભગવદ્ ગીતાનો પ્રારંભ એ પોતે કરી રહેલા છે. અને એ ભગવદ્ ગીતાનો જે સંદેશો એ પોતે આજે 5,000 વર્ષ વીતી ગયા છતાં પણ અમર બની ગયો છે, એનું કારણ એ છે કે અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રના સનાતન પ્રશ્નની રજૂઆત એ આ ભગવદ્ ગીતાની અંદર થયેલી છે. અર્જુન તો એક નિમિત્ત છે, પરંતુ માણસ માત્રના જીવનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે એનો ઉકેલ લાવવાનું કાર્ય એ ભગવદ્ ગીતાએ કર્યું છે. માટે આજે આટલા બધા વર્ષોના વહાણા વીત્યા પછી પણ એ ઉપદેશ

એ ઘણીવાર આપણને ખ્યાલ આવતો નથી. આપણું પણ જીવન કુરુક્ષેત્રના જેવું ઘણીવાર બની જાય છે. જેમ અર્જુનને દ્વંદ્વનો સામનો કરવો પડ્યો, એમ આપણા જીવનની અંદર પણ માન અપમાન, સુખ દુઃખ, જય પરાજયના કેટલા બધા દ્વંદ્વો એ આવતા જ હોય છે. એની અંદર આપણને આ કેવી રીતે બહાર આવવું એ માર્ગ ભગવદ્ ગીતા એ પોતે બતાવી રહેલી છે. તો એ દ્રષ્ટિએ આપણા સૌના પ્રશ્નની રજૂઆત આ ગીતામાં થયેલી છે, અને એને કારણે એ ભગવદ્ ગીતા આજે પણ એ અમર બનેલી છે. ભગવદ્ ગીતા સાથે સાથે આપણને એ સમજાવે છે કે આપણે ગમે તેવા હોઈએ છતાં પણ આપણા જીવનની અંદર એ મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. અર્જુન જેવો વીર અને ધીર પુરુષ, એને પણ જો જીવનની અંદર મૂંઝવણ આવી તો દરેક માણસના જીવનની અંદર એવા તો પ્રસંગો બધા આવવાના જ, કે જે વખતે આપણા જીવનની અંદર હતાશાઓ આપણને ઘેરી વળે, નિરાશાની અંદર આપણે જતા રહીએ, ત્યારે એ વખતે શું કરવું એ હવે આ ભગવદ્ ગીતા આપણને સમજાવી રહેલી છે. જીવન મનુષ્યનું એ ક્યારેય ગણિત અને ગણતરી પ્રમાણે ચાલતું નથી. જેમ ત્રિરાશિના બધા આવતા હોય છે કાયદાઓ ગણિતની અંદર, કે અત્યારે આટલું હોય ને પછી આવું થાય તો પછી 5 વર્ષ પછી એનું ડબલ થશે, 10 વર્ષ પછી એનાથી પણ ડબલ થશે, એવું કંઈ ગણિત અને ગણતરી પ્રમાણે એ જીવન ચાલતું નથી. મકાનોની બ્લુ પ્રિન્ટ તૈયાર હોય કે આ રીતે આમાં બારી આવશે, આ રીતે બારણું આવશે, આ રીતે સીલિંગ આવશે, પણ જીવનની ઇમારતની બ્લુ પ્રિન્ટ એ ક્યારેય તૈયાર હોતી નથી. એમાં તો ગમે ત્યારે ગમે તે પ્રકારના વળાંકો એ આવતા જ હોય છે. કહે છે ને કે નકશા હુકમ ઇમારત ચલે, નકશા પ્રમાણે તો આ બધી સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતો ચાલતી હોય છે, પણ મનુષ્યના જીવનની અંદર તો ઘણા બધા અણધાર્યા પ્રસંગો એ બનતા હોય છે. જેમ અર્જુનને ક્યારેય કલ્પી ના હોય એવી મૂંઝવણ એના જીવનમાં આવી ગઈ, એમ આપણા જીવનની અંદર પણ એ ઘણું બધું એવું બનતું હોય છે. એ વખતે આપણે શું કરવું જોઈએ એ વાત આપણને આ ભગવદ્ ગીતા સમજાવે છે. તો માણસ માત્રના પોતાના પ્રશ્નો એની રજૂઆત આ ગીતામાં થઈ છે, એટલે દરેક વ્યક્તિ ઉપર આ ભગવદ્ ગીતાનો પ્રભાવ એ આપણને જોવા મળે છે, દેશનો હોય કે પરદેશનો. પણ તમે જુઓ તો કેટલા મોટા મોટા ચિંતકો એની આ એક વિશેષતાને કારણે આ ભગવદ્ ગીતા ઉપર વારી ગયેલા છે. અહીંયા અમેરિકામાં રહીને જેણે વિશ્વને અણુબોમ્બની ભેટ આપી, એ ડૉક્ટર ઓપનહાઇમર ઉપર પણ આ ભગવદ્ ગીતાનો જબરજસ્ત પ્રભાવ પડેલો. જ્યારે સર્વપ્રથમવાર દક્ષિણ અમેરિકાના મેક્સિકોની અંદર અણુબોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું અને અણુબોમ્બ ફૂટ્યો અને જે ચારે બાજુ પ્રકાશ વેરાઈ ગયો, એ પ્રકાશને જોઈને આ ડૉક્ટર ઓપનહાઇમરના મોઢાની અંદર ગીતાના 11મા અધ્યાયનો 12મો શ્લોક આવી ગયેલો, કે દિવી સૂર્ય સહસ્રસ્ય ભવે દ્યુગપત ઉત્થિતા, કે હજારો સૂર્ય જ્યારે એકસાથે ઉદય થાય ને જે પ્રકાશ વેરાય એવો પ્રકાશ એ ભગવાનની અંદર છે, આ શ્લોકની સ્મૃતિ એ વખત એને થયેલી. અને એ અણુબોમ્બનું પછી અત્યંત વિનાશકારી પરિણામ આવ્યું જ્યારે 6 ઓગસ્ટના દિવસે જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર એ બોમ્બ પડ્યા અને ચારે બાજુ એ વિનાશ વેરાઈ ગયો. એ વખતે પણ આ ઓપનહાઇમરના મોઢાની અંદર ગીતાના 11મા અધ્યાયનો 32મો શ્લોક આવેલો, કે કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃદ્ધ. તો આ રીતે આવા મોટા મોટા અણુવૈજ્ઞાનિકો ઉપર પણ આ ભગવદ્ ગીતાની એ જબરજસ્ત અસર પડેલી છે. ધ ટર્નિંગ પોઈન્ટ, અનકોમન વિઝડમ અને તાઓ ઓફ ફિઝિક્સ જેવા વિખ્યાત પુસ્તકો લખનાર ફિટ્ઝ ઓફ કાપરા એ પણ આ ગીતા ઉપર આફરીન પોકારી ગયેલો. પોતાની ફિઝિક્સની ઘણી બધી કલ્પનાઓ એને આ ભગવદ્ ગીતાની અંદરથી પ્રાપ્ત થયેલી એવું એ પોતે પણ કહેતા. આલ્ડસ હક્સલી, બ્રેવ ન્યૂ વર્લ્ડ લખનાર, એની ઉપર પણ આ ગીતાનો પ્રભાવ પડેલો છે. ટીએસ એલિયટ, થોરો, એમર્સન, દારા, આવા મોટા મોટા દેશ પ્રદેશના ચિંતકો, એને પણ આ ભગવદ્ ગીતાએ જબરજસ્ત અસર કરી છે. કારણ કે એની ઉપર એની અંદર આપણા બધાની વાતો એ ભગવાને સમજાવી છે. અંગ્રેજ સત્તાનો પાયો નાખવાની અંદર જેનો મોટા મોટો ફાળો ગણાય છે ભારતમાં, એ વોરન હેસ્ટિંગ્સ પોતે એવું કહેતો કે જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો લોપ થઈ જશે અને જ્યારે એના ધન સમૃદ્ધિના સ્ત્રોતોની કોઈને યાદ પણ નહીં રહે એવા સમયની અંદર પણ આ ધર્મ પુસ્તક અને એના સિદ્ધાંતો એ વિશ્વના લાખો લોકોને પ્રેરણા આપતા રહેશે. આજે આપણને દેખાય છે આજે બ્રિટિશ સામ્રાજ્ય એ બ્રિટન સિવાય લગભગ બધી જગ્યાએથી અસ્તાચળે પહોંચી ગયું છે. એના ધન સમૃદ્ધિના સ્ત્રોતો જે બીજા દેશોમાંથી હતા એ પણ બધા કટ થઈ ગયા છે. એવા સમયની અંદર પણ આ ભગવદ્ ગીતાનો જે સંદેશો એ અમર બનેલો છે. તો આવી રીતે રાજનીતિના માણસોને પણ આ ભગવદ્ ગીતાએ આવું બધું ઘેલું એ લગાડેલું છે. વિશ્વની અંદર

0: અહિંસાની શક્તિનો સૌથી મોટો પરિચય આપનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ પોતે એવું કહેતા કે ભગવદ્ ગીતા અને ઉપનિષદમાંથી મને જે આશ્વાસન મળે છે એ ગિરિ પ્રવચનોમાંથી એટલે કે બાઇબલમાંથી ક્યારેય મળ્યું નથી. જ્યારે શંકાઓ મારા મનને ઘેરી વળે છે, જ્યારે નિરાશાઓ મારી સામે ઘૂરકે છે અને જ્યારે ક્ષિતિજમાં આશાનું એકેય કિરણ મને દેખાતું નથી, ત્યારે હું ભગવદ્ ગીતા તરફ વળું છું. અને એ ભગવદ્ ગીતાની અંદરથી મને આશ્વાસન આપનારો એક શ્લોક મળી આવે છે અને એ શ્લોકને આધારે હું કચડી નાખે એવા દુઃખોની વચ્ચે પણ મલકાવા લાગું છું. પછી પોતે કહેતા કે મારું અંગત જીવન એ ઘણા બધા કરુણ પ્રસંગોથી ભરેલું છે, પણ એ પ્રસંગો મારી ઉપર કોઈ દેખીતી અસર ન પાડી શક્યા હોય તો એનું કારણ એ ભગવદ્ ગીતા છે. તો આવી મોટી વિશ્વની મહાસત્તાને પણ શસ્ત્ર વાપર્યા વગર ઉખાડી નાખનાર એ ગાંધીજી ઉપર પણ આ ભગવદ્ ગીતાનો આટલો બધો પ્રભાવ પડેલો. 70 ભાષાઓમાં તો અત્યાર સુધી એના અનુવાદ થઈ ચૂક્યા છે. 33થી પણ વધારે ભાષ્યો આની ઉપર લખાઈ ચૂક્યા છે. એની લોકપ્રિયતા એ આપણને બતાવે છે. તો આવી આ અતિ ઉત્તમ એ ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર વિશ્વની પ્રજાને એ શાંતિના માર્ગે દોરી જવા માટે એ આપેલી છે. ખાલી સનાતન પ્રશ્નની રજૂઆત નથી પાછી, પરંતુ એ રજૂઆતની સાથે એનો ઉકેલ પણ આ ભગવદ્ ગીતાએ આપણને સમજાવ્યો છે. જ્યારે અર્જુનને આવી રીતે મોહ વ્યાપ્યો, એનું જીવન હતાશા નિરાશાથી ઘેરાઈ ગયું, ત્યારે આવા પ્રસંગોની અંદર શું કરવું જોઈએ એ આપણને ભગવદ્ ગીતા સમજાવે છે. સામાન્ય રીતે મનુષ્ય આવી રીતે જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય, ડિપ્રેસ થઈ જાય, ત્યારે વ્યસનો, ડ્રગ્સ અને એવા બધા તરફ વળતો હોય છે. પરંતુ એ વખતે ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે આવા સંજોગોની અંદર કયો ઉપાય આપણે અજમાવવો જોઈએ. તો અર્જુનના મોંની અંદર શબ્દો મુકાયા છે કે યત શ્રેયસ્ય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુન પોતે કૃષ્ણ ભગવાનના શરણે જતો રહ્યો. જ્યારે એના જીવનની અંદર આવી કઠણ પરિસ્થિતિ નિર્માણ થઈ, એને શું કરવું ને શું ના કરવું એ ખબર ના પડી, ત્યારે એણે પોતે કૃષ્ણ ભગવાનની આગળ જઈ બે હાથ જોડીને શબ્દ ઉચ્ચાર્યા કે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય થઈને આવ્યો છું, તમે મારી ઉપર શાસન કરો. કહેતા કે તમે મને એવો કંઈક ઉપદેશ આપો. ગીતા આપણને સમજાવે છે કે જીવનની અંદર આવા બધા પ્રસંગો તો આવવાના જ, પરંતુ જ્યારે પણ આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે એવા ગુરુને આપણે શોધવા જોઈએ, ભગવાનના શરણે જવું જોઈએ, એવા ગુરુની પાસે જવું જોઈએ કે જે ગુરુ આપણને ભગવાન સુધી લઈ જાય. એવા ગુરુ આગળ જઈ બે હાથ જોડીને એમને કહેવું જોઈએ કે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ, કે હું તમારા શરણે આવ્યો છું, તમે મને આમાંથી ઉગારો. તો આ ભગવદ્ ગીતા આપણા પ્રશ્નોના ઉકેલનો માર્ગ એ પણ આપણને બતાવે છે કે જ્યારે જીવન આપણું કુરુક્ષેત્ર જેવું બની જાય, એ વખતે એ કુરુક્ષેત્ર બનેલા જીવનને ઉગારવા માટે આપણા જીવનની લગામ, આપણા જીવનરથની લગામ એ એવા ગુરુને સોંપવી જોઈએ, ભગવાનના હાથની અંદર સોંપવી જોઈએ. કાર્લ યંગ નામનો બહુ જ મોટો મનોવૈજ્ઞાનિક એ વિશ્વની અંદર થઈ ગયો અને ઘણા બધાને એણે પોતે માનસિક રોગોથી મુક્ત કરેલા. પરંતુ એ પોતે વાત કરતો કે ઇન માય ડાર્કનેસ, કે જ્યારે જ્યારે મારા જીવનની અંદર અંધકાર આવે છે ત્યારે હું શું કરું છું, અથવા તો માણસ માત્રે શું કરવું જોઈએ, તો ઇન માય ડાર્કનેસ આઈ વુડ હેવ વિશ્ડ નથિંગ બેટર ધેન અ રિયલ ગુરુ, સમવન પઝેસિંગ સુપિરિયર પાવર એન્ડ નોલેજ, હું વિલ ડિસએન્ટેંગલ મી ફ્રોમ માય સુપરસ્ટિશન. કે આવી રીતે જ્યારે મારું જીવન અંધકારમય બની જાય છે ત્યારે હું એક એવા ગુરુના શરણે જાઉં છું કે જેની પાસે મારા કરતાં વધારે શક્તિ સામર્થ્ય છે, અને એ ગુરુ એ જીવનના અંધકારની અંદરથી આપણને બહાર લઈ જાય છે. ત્યારે આ વાત આપણને ગીતા સમજાવે છે કે જીવનની અંદર ભલે આવી વિષમ પરિસ્થિતિઓ આવે, પણ એ વિષમને સમ કરનારા એ ગુરુ છે. જેમ મુક્તાનંદ સ્વામીએ પોતે લખ્યું કે મુનિ મન વધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા, પાખરિયા નર તે કંઈક પાડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા, એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે. એ આવા બધા મોહની અંદર જ્યારે આપણે સપડાઈ જઈએ ત્યારે એમાંથી છૂટવા માટે એવા ગુરુના શરણે આપણે જવું જોઈએ. જેમ અર્જુનને પ્રત્યક્ષ કૃષ્ણ મળ્યા અને એ મોહ નિદ્રામાંથી બહાર આવી ગયો, એનો જીવનરથ એ કુરુક્ષેત્રની અંદર વ્યવસ્થિત દોડ્યો, એમ આપણે પણ જ્યારે એવા પ્રત્યક્ષ ગુરુની પાસે જઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પણ અર્જુનના જેવી એ શાંતિ પ્રાપ્ત થતી હોય છે. તો આ મર્મ પણ એ ગીતા આપણને સમજાવે છે કે બેઠેલાને કોણ ઊભા કરે, તે એવા ગુરુ હોય છે કે જે બેઠેલાને ઊભા કરતા હોય છે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીનું આપણે જીવન જોઈએ છીએ તો આપણને એ તાદૃશ્ય અનુભવાય છે કે કેટલા લોકોને જેમની પાસે પાર્થ જેવા થઈને આવે છે એને પોતે બેઠા કરી રહેલા છે. આપણા જીવનની અંદર આંતરિક દ્વંદ્વ આવતા હોય છે, આપણા પોતાના મનના પ્રશ્નો જે આપણે કોઈને કહી ના શકીએ અને આપણે પોતે સહી ના શકીએ, એવા સમયની અંદર સ્વામીએ કેટલાયને એ દ્વંદ્વમાંથી બહાર કાઢ્યા છે. કેટલાય લોકો જે આવી રીતે વિમાસણમાં ભીસાતા હતા એને એમણે પોતે અધ્ધર ઉપાડી લીધા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી એકવાર લંડનની અંદર પધારેલા અને ગ્રેનબી સ્પોર્ટ્સ હોલની અંદર સભા ચાલી રહેલી. એ વખતે ફ્રેન્ક કરીને એક અંગ્રેજ માણસ એ સીધો આમ સ્વામીને મળવા માટે સ્ટેજ બાજુ જવા માંડ્યો. સ્વામી સેવકને અટકાવ્યો કે ભાઈ અત્યારે સભા ચાલે છે, અત્યારે ત્યાં જવાય નહીં. ત્યારે એમણે કહ્યું કે મને બહુ એક મોટો પ્રશ્ન છે અને એને કારણે મારા જીવનની અંદર મને બહુ દુઃખ રહ્યા કરે છે અને મેં એવું સાંભળ્યું છે કે આ હિન્દુઓના બહુ મોટા ગુરુ છે, તો મારે એમને સોલ્યુશન માટે મળવું છે. એટલે સ્વયંસેવકે કહ્યું કે આ સભા પછી પછી તમને મળશે પણ અત્યારે ના જશો. એ જે આમ થોડીક વાતચીત ચાલતી હતી ત્યાં એક સંત આવ્યા. એમણે પૂછ્યું ભાઈ શું છે, એમને વાત કરી. ત્યારે પછી એ સંતે સ્વામીને જેને કહ્યું કે આવી રીતે એક માણસ તમને મળવા માગે છે તો શું કરવું. સ્વામી કે લાવો બોલાવોને, કે ચાલુ સભાએ સ્વામીશ્રી એને બોલાવ્યો અને પછી એની બધી વાત સાંભળી. હવે એને પોતાનો દીકરો એ પોતે જરા અસ્થિર મગજનો હતો અને એને કારણે કે ઉપર અગાશીમાંથી પડીને કે ગળે ટૂંકો ખાઈને મરી ગયેલો, એને કારણે લોકો એને મેણાટોણા મારતા કે તમે તમારા દીકરાને સાચવી શક્યા નહીં, તમારા દીકરાને મારી નાખ્યો ના અંતે બધું. એની બહુ અશાંતિ અને રહ્યા કરતી કે હું મારી પિતા તરીકેની ફરજ પૂરી ના બજાવી શક્યો અને એને કારણે જીવનમાં બહુ મૂંઝાતો. સ્વામી પાસે આવ્યો અને આ વાત સ્વામીને કરી. સ્વામી એક મિનિટની અંદર એને સમાધાન કરી આપ્યું કે કર્મ પ્રમાણે માણસના બધા દેહ ટકતા હોય છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે રાજી રહેવું. અને એવી સુંદર વાતો ખાલી મિનિટ પૂરતી કરી પેલાને શાંતિ શાંતિ થઈ ગઈ, બહુ રાજી થઈ ગયો. અને પછી સ્વામીને ભેટ આપવા તૈયાર થયો ત્યારે સ્વામીએ કહ્યું કે આ ભેટ તમે ચર્ચની અંદર તમે જ્યાં આગળ એ જાઓ છો ત્યાં આગળ આપજો. ત્યારે આ પ્રકારે જ્યારે આપણું જીવન આંતરિક દ્વંદ્વોની અંદર પીસાતું હોય ત્યારે આવા ગુરુ એ આપણને માર્ગ કાઢી આપતા હોય છે. આજે અનેક પાર્થને એ સ્વામીશ્રી પોતે આવી રીતે બેઠા કરી રહેલા છે. જ્યારે આંતરિક દ્વંદ્વોને પાર કરીએ જીવનની અંદર ઘણીવાર કૌટુંબિક દ્વંદ્વો પણ આપણને નડતા હોય છે. કુટુંબ પણ એવી રીતે એ ઘણું બધું મુશ્કેલીની અંદર આવતું હોય છે. કુટુંબની અંદર જે ચાર પાંચ સભ્યો હોય પણ એમના દરેકના મત જુદા પડતા હોય, વિચારસરણીઓ જુદી હોય અને એને પરિણામે કુટુંબની અંદર ક્લેશમય પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય, કુટુંબ આખું કુરુક્ષેત્ર જેવું બની ગયું હોય, એની અંદર પણ સ્વામી માર્ગદર્શન આપી અને લોકોને બેઠા કરતા હોય છે. મુંબઈની અંદર એક બહુ સુખી સંપન્ન પરિવાર વસ્તુ હતું, પરંતુ પરિવારની અંદર બધા ભણેલાને એટલે કોઈ એક મત ઉપર આવી શકે જ નહીં અને ઘર આખું હોટલ જેવું બની ગયેલું, ખાલી ખાવા પૂરતા બધા ભેગા થાય. એ પણ કંઈ આમ સમય નિશ્ચિત નહીં કે આ સમયે જમવું, જેમ હોટલની અંદર જ્યારે ભૂખ લાગે ને માણસ જમીન પછી નીકળી જાય એમ બધા આવી રીતે ઘરમાં પણ જમવા માટે આવે, પોતપોતાના રૂમની અંદર પછી જતા રહે, સવાર પડે ને પોતાનું કામકાજ કરવા જાય, કોઈ પણ પ્રકારનો સ્નેહ નહીં, પ્રેમ નહીં અને આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી. ઘરના જે વડીલ હતા એ બહુ મૂંઝાતા હતા કે આ છોકરાઓને ભણાવ્યા કરાવ્યા બધું કર્યું પરંતુ આ પ્રકારના દુઃખના દાડા આપણે જોવાના આવ્યા અને આ પ્રકારે એ કુટુંબ બધું અશાંતિની આગની અંદર શેકાતું હતું. એમાં કોકને વિચાર આવ્યો કે સ્વામીશ્રીને આપણે પત્ર લખીને આ પરિસ્થિતિ જણાવીએ કે આમાં શું કરવું. અને સ્વામીને પત્ર લખવામાં આવ્યો. સ્વામીએ ત્રણ કે ચાર મુદ્દા એ કુટુંબના માટે લખી આપ્યા કે ઘરની અંદર આપણે બધાએ ભેગા થઈને કેવી રીતે રહેવું જોઈએ, આપણું મનનું ગમતું મૂકવું, નમી દેવું વગેરે બધી વાતો સ્વામીએ એ પત્રની અંદર લખી. એ પત્ર એ ઘરની અંદર આવ્યો. એક વખત બધાએ ભેગા થઈ અને પત્ર વાંચ્યો અને બધાના પ્રશ્નો જે મનના હતા શમી ગયા અને કુટુંબની અંદર એ શાંતિ શાંતિ વ્યાપી ગઈ. એ લોકોએ એ પત્રને ફ્રેમ કરાવ્યો અને આજે પણ એ આલિશાન ઘરની દિવાનખંડમાં એ પત્રને એમણે લટકતો રાખ્યો છે કે અમારું કુટુંબ જો બચી ગયું હોય તે પરમ પૂજ્ય સ્વામીશ્રીની આ ચાર લીટીને કારણે છે, બાકી આ કુટુંબ એ આવી પ્રકારની સુખ શાંતિ ભોગવી શકત નહીં. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી અનેક કુટુંબોને પણ આ રીતે એ બચાવી રહ્યા છે. વ્યક્તિગત દ્વંદ્વો, કૌટુંબિક દ્વંદ્વો આ બધું જીવનની અંદર આવે ત્યારે આપણે એવા જો ગુરુની પાસે જતા રહીએ ને તે ગુરુ આપણને આ ઉપદેશ આપીને બચાવી લેતા હોય છે. તો ભગવદ્ ગીતા આપણને આ સમજાવે છે. બોબ કપલાન કેનેડાના સોલિસિટર જનરલ જ્યારે 85ના સમયમાં આવ્યા ત્યારે સ્વામીને મળીને એમણે પોતે વાત કરેલી કે ઇફ ધ હોલ વર્લ્ડ ટેક યુ એઝ એન એક્ઝામ્પલ ધેર વુડ બી વર્લ્ડ ફ્રી ફ્રોમ ક્રાઇમ વાયોલન્સ એન્ડ વોર. કે જો આખું વિશ્વ સ્વામી તમને ઉદાહરણ તરીકે સ્વીકારે અને તમારા માર્ગદર્શન પ્રમાણે જીવે ને તો આ વિશ્વની અંદર કોઈ દિવસ ગુના કે યુદ્ધ કે એ કોઈ પ્રકારની વસ્તુઓ થઈ શકે એવી નથી. અને પછી એમણે પોતે વાત કરેલી કે આઈ થિંક દેટ યુ હેવ વેલિડ આન્સર્સ ટુ ધ લાઈફ્સ ટફેસ્ટ ક્વેશ્ચન્સ. કે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના તમારી પાસે સચોટ ઉત્તરો છે. તો ગુરુની આ સામર્થ્ય છે, જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે આપણે જો આવા ગુરુના શરણે જઈએ તો એ આપણને ગીતા સમજાવીને એ બહાર કાઢતા હોય છે. ગુરુનો ઉપદેશ એ જ ગીતા બની જાય. એમને પછી કંઈ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂઆત કરવાની નથી રહેતી, પણ એમના બે શબ્દો એ આપણા માટે એ સંજીવની સમા થતા હોય છે. તો આ પ્રકારનો ગીતાનો પ્રારંભ એ આપણને સમજાવે છે કે જીવનની અંદર શું આપણે કરવું જોઈએ. અર્જુન પોતે જ્યારે આવી રીતે કિંગ કર્તવ્ય મૂઢ થઈ ગયો, કયું કર્તવ્ય મારે કરવાનું જે વિચારી ન શક્યો, ત્યારે ભગવાને આવીને એને બચાવી લીધો. આજે હજારોને ભગવાન જેમની પાસે છે એ પ્રમુખ સ્વામી મહારાજ એ બચાવી રહેલા છે. ભગવદ્ ગીતા 5000 વર્ષે પણ આજે અનેક લોકોને એ પોતે સંભળાવી રહ્યા છે. તો આ વસ્તુ એ એના પ્રારંભની અંદર આપણને સમજાય છે. ભગવદ્ ગીતાનો આ ઉપદેશ શા માટે અર્જુનને આ મોહ નિદ્રાની અંદરથી બહાર કાઢી શક્યો તો એના પણ બે કારણો છે. ભગવાને ગીતા અર્જુનને સમજાવી અને અર્જુન પોતે અશાંતિમાંથી બહાર આવી ગયો, એનો મોહ દૂર થઈ ગયો. કારણ કે એ ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાનના જીવનની અંદર રસાયેલી હતી. જે જ કંઈ વાતો કૃષ્ણ ભગવાને કરેલી છે એ વાતો એ કૃષ્ણ ભગવાનના જીવનમાં ચરિતાર્થ થયેલી, અને એ વાતો એ અર્જુનને અસર કરી ગઈ. જીવનની અંદર જે ઉપદેશ ઉતરેલો હોય ને એ ઉપદેશની અસર એ લોકો ઉપર થતી હોય છે. ગીતાનો ઉપદેશ અર્જુનના મોહનું નિરસન કરી શક્યો કારણ કે આખી ને આખી 700 શ્લોકોની એ ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાનના જીવનની અંદર એ ચરિતાર્થ થયેલી. એ ચરિતાર્થ એમના જીવનમાં હતી. એક વખત એક અંગ્રેજ માણસ હિન્દુસ્તાનના એક મહાત્માની પાસે આવીને વાત કરવા માંડ્યો કે તમારી આખી ભગવદ્ ગીતા મને મોઢે છે. ત્યારે મહાત્માએ કહ્યું કે બોલો. અને પેલા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધી આખા 700 શ્લોકો બોલી બતાવ્યા. ત્યારે મહાત્માએ કહ્યું કે આ અમારી ગીતા નહીં. ત્યારે પેલા અંગ્રેજે કહ્યું કે કેમ નહીં, આ ગીતા આમાં એકે શ્લોકની ભૂલ નથી ને આ બધું હું બરાબર બોલી ગયો છું. ત્યારે મહાત્માએ કહ્યું કે તમે ભલે બરાબર બોલ્યા પણ આ ગીતા અમારી નથી. ત્યારે પેલાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કેમ આવી વાત તમે કરો છો. ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે અમારી ભગવદ્ ગીતા એ તો આચરણમાંથી બહાર આવતી હોય છે. તમારા મોઢાની અંદર દારૂની વાસ આવે છે, એ મોઢાથી તમે માંસના કટકા ખાધા છે, એમાંથી નીકળે એ અમારી ભગવદ્ ગીતા નહીં. અમારી ભગવદ્ ગીતા તો જીવનમાં ચરિતાર્થ થયા પછી એ બહાર નીકળતી હોય છે. ભગવાને એમના જીવનની અંદર એ ભગવદ્ ગીતાનો ઉપદેશ એ ચરિતાર્થ કરેલો ત્યારે અર્જુનની ઉપર એની અસર થઈ. જેમ કોર્ટની અંદર જજ એ પકડો અને છોડો આ બોલતો આજે એની અસર થતી હોય છે, કારણ કે એની પાસે એ ઓથોરિટી છે. એ પકડો કે તો તરત ગુનેગારને પકડી લેવામાં આવે, એ છોડો કે તરત ગુનેગારને છોડી દેવામાં આવે. આપણે બહાર ગમે તેટલી બૂમાબૂમ કરીએ પકડો પકડો છોડો છોડો નહીં, આપણાથી કંઈ ના વળે, પણ એ જજની ઓથોરિટી છે એની અસર એ થતી હોય છે. આજે તમે જુઓ તો શ્રીજી મહારાજના પરમહંસો એ વૈરાગ્યના પદો લલકારતા કેટલાય જુવાન સંસાર છોડીને સાધુ થવા નીકળી જતા, કારણ કે નિષ્કોળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર એવો વૈરાગ્ય હતો. યોગીજી મહારાજ સીધું સાધુ બોલતા આપણને દેખાતા, પરંતુ કેટલાય બધા યુવાન શિક્ષિત લોકોને એમણે ભગવા પહેરાવી દીધા, કારણ કે એમના અંતરમાં સંસાર નહોતો, લોકોના જીવનની અંદર એ પોતે વૈરાગ્ય પ્રગટ કરી શક્યા. આજે સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે કે એમની ભાષાની અંદર કોઈ એવી આમ વિશેષતા આપણને દેખાય નહીં. સીધું સાધું ગુજરાતી બોલે છે, એની અંદર કોઈ અલંકારિક ભાષા ના હોય, દેશ વિદેશના ચિંતકોના કોઈ સૂત્રો ના આવે, કોઈ ગીતા ભાગવત રામાયણ જેવા ગ્રંથોના કે સંસ્કૃતમાં સંદર્ભો ના આવે, છતાં પણ એ સીધી સાદી વાણીની અસર થતી હોય છે. આજે 700 યુવાનોના અંતરની અંદરથી જગત કાઢીને એમણે સાધુ કરીને બેસાડી દીધા છે. આ એમની વાણીનો પ્રભાવ. આજે બાપ છે પોતાના દીકરાને વાળ ટૂંકા કરાવવાનું નથી કહી શકતો, જ્યારે આખી જિંદગી આ મુંડન કરાવીને બેસાડ દેવા એ કંઈ રમત વાત નથી, પરંતુ આ સ્વામીની વાણી એ અસર કેમ કરે છે. એ ભગવદ્ ગીતા એ જે કંઈ બોલે છે એ એમના જીવનની અંદર ચરિતાર્થ થયેલું છે. સંસ્કૃતની અંદર એક શ્લોકમાં બહુ સુંદર વાત કરી છે કે આવી રીતે જ્યારે આવું પાંડિત્ય એ ધર્મ વગરનું હોય તો એની કોઈ અસર એ થતી નથી. ન આચ્છાદયતિ કૌપીનમ, ન દંશ મશકાપહમ, પુન શુનઃ પુચ્છમ ઇવ વ્યર્થમ પાંડિત્યમ ધર્મ વર્જિતમ. જેમ કૂતરાની પૂંછડી એ નથી તો કૂતરાની ગુદાને ઢાંકી શકતી, કે નથી કૂતરા ઉપર બેઠેલા મચ્છરને ઉડાડી શકતી, એમ પાંડિત્ય એ ધર્મ વગરનું હોય તે કોઈને કામમાં આવતું નથી. એ ખાલી શોભાનું જ બની રહેતું હોય છે કૂતરાની પૂંછડી જેવું. પરંતુ સ્વામીશ્રીની સાદી વાણી એની પણ આટલી અસર થાય છે, કારણ કે ભગવદ્ ગીતા કે જે કંઈ બોલે છે એ બધું એમના જીવનની અંદર ચરિતાર્થ હોય છે. દુલા કાગે યોગી બાપા માટે લખ્યું છે કે હારે એની વાણીમાં ભાગવત પોતે આવીને માંડે બોલવા રેજી. યોગીજી મહારાજ બોલે તેમને ભાગવતના સંદર્ભ જોઈને વાત ન કરવી પડે, પણ એ બોલે ને એ ભાગવત બની જાય, એમાંથી લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય. તો આ પ્રકારે એ આ બધા સત્પુરુષોના જીવન હોય છે, અસર એની થતી હોય છે. હિન્દુસ્તાનના એક બહુ જ મોટા મહાત્માએ સ્વામીશ્રી વિશે વાત કરેલી કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હે લેકિન કર્તવ્ય વાલે તો એક પ્રમુખ સ્વામી મહારાજ હે, કે અમે તો બધા શાસ્ત્રોની વાતો કરનારા છીએ પરંતુ એ શાસ્ત્રો પ્રમાણે જીવન જીવનારા તો આ એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આજે સ્વામીની વાણીની અસરનો પ્રભાવ આને કારણે છે કે વર્તે છે એ પ્રમાણે પોતે બોલતા હોય છે. અને બીજું કારણ કે આ ભગવદ્ ગીતા એ અર્જુનને અસર કરી ગઈ, તો એનું કારણ શું? કારણ એટલું છે કે અર્જુનનો વિષાદ એ પણ 100% હતો. ગીતાનો પ્રથમ અધ્યાય છે ને એને વિષાદ યોગ કહેવામાં આવ્યો છે. અર્જુનને આજે વિષાદ વ્યાપી ગયો, પણ એ વિષાદ એ 100% હતો અને એને કારણે એના જીવનની અંદર ભગવાનની અત્યંત શરણાગતિ અને ભગવાન સમક્ષ અત્યંત રુજુતા કહેતા કે સરળતા આવેલી, અને ભગવાને જે કહ્યું એ એટલે એણે પોતે માની લીધું. જેમ આપણે બજારમાં શાકભાજીના ભાવ પૂછીએ એમ કૃષ્ણને અર્જુને પૂછ્યું ન હતું ભગવાન મન મોહમાંથી દૂર કરો. ઘણીવાર આપણે પ્રાર્થના કરતા હોય પણ પ્રાર્થનાની અંદર આપણું હૃદય હોતું નથી, પણ અર્જુનનો વિષાદ એ 100% હતો અને એને પરિણામે એના જીવનની અંદર એક રુજુતા આવેલી. આમ તો અર્જુનના શબ્દની અંદર જ રુજુ શબ્દ આવી જાય છે, રુજુ ઉપરથી જ આવી રીતે આર્ય ઉપરથી જ એનું નામ પડેલું છે, કે એના જીવનની અંદર એક પ્રકારની સરળતા અને બીજી હતી શરણાગતિ, કે હું તમારા શરણે આવ્યો છું, મામ ત્વામ પ્રપન્નમ. એ બેને કારણે એ ગીતાનો ઉપદેશ એ અર્જુનને અસર કરી ગયો. ગુરુ તો આપણને મળ્યા હોય, એ ઉપદેશ પણ આપતા હોય, પરંતુ ઘણીવાર એ ઉપદેશની અસર આપણી ઉપર કેમ નથી થતી? કારણ કે આપણા જીવનની અંદર એ ગુરુ પ્રત્યે 100% શરણાગતિ નથી હોતી અને 100% સરળતા એ આપણા જીવનની અંદર એ નથી હોતી. એ જો એ બે વસ્તુ હોય ને તો તરત એ ગુરુના ઉપદેશો એ આપણી ઉપર અસર કરતા હોય છે. તો એ વસ્તુ આપણને સમજાવે છે. મહર્ષિ અરવિંદ પોતે વાત કરતા કે પ્રોફાઉન્ડ એન્ડ અનથિંકિંગ સાયલેન્સ ઇઝ ધ ઓનલી વે ટુ એબ્સોલ્યુટ. કે આપણા જીવનની અંદર જ્યારે અનથિંકિંગ એન્ડ પ્રોફાઉન્ડ સાયલેન્સ આવે, કહેતા કે ગુરુ પ્રત્યે એકદમ દિવ્ય ભાવ અને શરણાગતિની ભાવના દ્રઢ થાય, કે એની આગળ મારી કોઈ ફરિયાદ નહીં, મારી કોઈ દલીલ નહીં, એ જે કે મારા માટે વેદ વાક્ય, આહો ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે એ ગુરુના ઉપદેશો એ આપણા માટે અસરકારક બનતા હોય છે. ગુણાતીતના ઉપદેશથી ભગતજી મહારાજ ઘડાયા, એનું કારણ શું? ભગતજી મહારાજને ગુણાતીત પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ હતી. ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું કે જા ભગતજી, તું ગિરનારને બોલાવી લાવ. ભગતજીએ શંકા ના કરી કે ગિરનાર તો પર્વત છે, કેમનો જૂનાગઢ મંદિરમાં આવવાનો. એ બોલાવવા માટે દોડી ગયા. આવી પ્રકારની શરણાગતિ અને દિવ્ય ભાવ જ્યારે ભગવાન અને ગુરુના પ્રત્યે દ્રઢ થાય ત્યારે એ ગુરુનો પ્રત્યેક શબ્દ એ આપણા માટે ભગવદ્ ગીતા જેવો બની જતો હોય છે. જેમ અર્જુને ગીતામાં ભગવાનને કહ્યું કે કરિષ્ય વચનમ તવ, હે ભગવાન હવે તો તમે જેમ કહો એમ મારે કરવું છે. બસ આ 3 શબ્દો એ જ્યારે આપણો જીવન મંત્ર બની જાય ત્યારે એ ગુરુના શબ્દો એ આપણા માટે એ વેદ વાક્ય સમા બનતા હોય છે. તો અર્જુનના જીવનની અંદર આવી શરણાગતિ હતી ત્યારે એ કૃષ્ણ ભગવાનની ગીતા એને અસર કરી ગઈ. જેમ 460 વોલ્ટનો પ્રવાહ હતો એ પેલા વાયરમાંથી વહેતો હોય, પણ તમે જો પેલા ઇલેક્ટ્રિકથી પ્રૂફિંગ ગ્લોવ્સ પહેરીને એને અડો તો તમને કોઈ કરંટની અસર ના થાય. એમ જ્યાં સુધી શરણાગતિ એવી ન કેળવાય, જ્યાં સુધી ગુરુ પ્રત્યે એવી સરળતા ના આવે ત્યાં સુધી એ ગુરુનો જે ઉપદેશનો પ્રવાહ એ વહી જાય એની કોઈ અસર એ આપણી ઉપર થતી નથી. સહજાન સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. તો અર્જુનના જીવનની અંદર આવી સરળતા સરળતા હતી અને શરણાગતિ હતી ત્યારે ગીતા એના જીવનની અંદર અસર કરી ગઈ. અર્જુનનો વિષાદ એ પણ યોગ બની ગયો. એમ આપણા જીવનની અંદર પણ વિષાદ ભલે આવે, પણ એ વિષાદ એ આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો યોગ બની જાય જો આપણે આવી શરણાગતિ કેળવીએ તો. તો આ પ્રથમ ગીતાનો અધ્યાય વિષાદ યોગ એ આપણને ભગવાનના પ્રત્યે એવા ગુરુના પ્રત્યે આવી શરણાગતિની શીખ આપીને સમાપ્ત થાય છે. તો આજે આપણે પણ મહારાજ અને સ્વામીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે એમના પ્રત્યે આપણને પણ એવી 100% શરણાગતિ અને 100% સરળતા એ દ્રઢ થાય, જેથી ગુરુનો પ્રત્યેક શબ્દ, સ્વામીશ્રીનો પ્રત્યેક શબ્દ એ પણ આપણા માટે એ ગીતાતુલ્ય બની જાય. સહજાન સ્વામી મહારાજની જય.
1: પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ઘણી સુંદર વાત આપણને કરી. આજ ગીતા પારાયણની હારમાળા હવે ચાલુ રહેશે. આપ સર્વને નમ્ર વિનંતી કે આ પ્રવચનની હારમાળાનો આપ સર્વે લાભ લો. સ્વામીશ્રી પણ આપણી સભામાં પધારી ગયા છે. આપણે હવે આરતી કરીશું એ પહેલાં આજની સેવા નીચેના હરિભક્તો તરફથી છે. પરમ ભગવદીય શ્રી પારસભાઈ ઠક્કર પેલેટાઇનવાળા, પરમ ભગવદીય શ્રી નારાયણભાઈ પટેલ હેનોવર પાર્કવાળા તરફથી આજે સંત રસોઈની સેવા છે. વોકથોન માટે જે પાણીની બોટલની સેવા હતી તે પરમ ભગવદીય શ્રી મનોજભાઈ પટેલ ક્રિસ્ટલ લેકવાળા તરફથી છે. આ હરિભક્તો આરતી માટે આગળ આવશે. સાથે હવે આપણે આરતી કરીશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારશે અને

0: અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મંદિર મહોત્સવની જય.
1: ભારતીય સંસ્કૃતિ એટલે પ્રાચીન સંસ્કૃતિ, ગીતા, ઉપનિષદ, મહાભારત, વચનામૃત જેવા પવિત્ર ગ્રંથોના ઇતિહાસથી રચાયેલી સંસ્કૃતિ. આ ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ જ્યારે સ્વામીશ્રી આવા મંદિરો બાંધીને અમેરિકા ખંડમાં કરી રહ્યા છે, ત્યારે આજના દિવસને આપણે સંસ્કૃતિ દિન તરીકે અને વોલેન્ટિયર દિન તરીકે ઉજવી રહ્યા છીએ, જે ભારતીય સંસ્કૃતિ ત્યાગ, સેવા અને સમર્પણની સંસ્કૃતિ છે. સાથે આજે એકાદશીનો પવિત્ર દિવસ પણ છે, ત્યારે આપણને પ્રસંગોચિત વાત પૂજ્ય વિવેક સાગર સ્વામી કરશે. પૂજ્ય વિવેક સાગર સ્વામી.

ભારતીય સંસ્કૃતિની અંદર વ્રતો અને ઉત્સવો એક એનું વિશિષ્ટ આગવું અંગ છે. દશેરા એ દિવાળીનું દ્વાર કહેવાય છે. જ્યારે એકાદશીથી દિવાળી ઉત્સવની શરૂઆત થાય છે, દશેરાના દિવસે આપણે વિજય કૂચ આદરેલી છે વાસના ઉપર વિજય મેળવવાની. બીજા બધા વિજયો કરતા વાસના ઉપરનો વિજય એ મહોત્સવ છે. અને એ મહોત્સવ એ જ આપણને હંમેશ માટે આનંદકારી થતો હોય છે. બીજા બધા ઉત્સવો તો આપણે જોઈએ જગતના ક્ષણજીવી હોય છે, પરંતુ જે વાસના ઉપરનો વિજય હંમેશ માટેનો હોય છે. તો આજે દિવાળીના દિવસો આજથી શરૂ થાય છે. તો આજે દિવાળી પણ છે, અરે એકાદશી છે, જેનું નામ રમા એકાદશી છે, જેને ભાગવતી એકાદશી કહેવાય છે. હવે એ એકાદશીના વ્રત માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે

0: કોટી ગાયો કેળું દાન કરો તો પણ એકાદશના વ્રત તુલ્ય ન થાય. આપણે 1000 અશ્વમેધ યજ્ઞ કરીએ, 100 રાજસુ યજ્ઞ કરીએ તો એનું ફળ એકાદશીના 16મા ભાગના અંશ જેટલું પણ ન થાય. તો આજે દિવાળીના આનંદની અંદર શરૂઆત એકાદશીથી છે તો એના મર્મને સમજીએ. તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર એની એક સુંદર કથા આવે છે. એક વખત નાડીજંગનો દીકરો મૂર જ્યારે તપ કરીને બ્રહ્મા થકી વરદાન પામ્યો કે હું કોઈ સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલી કોઈ વ્યક્તિથી મરું નહીં, અને એને તથાસ્તુ કર્યું. અને પછી એને એમ થયું કે હવે તો ભગવાન સાથે યુદ્ધ આદરું, અને એને ભગવાનને ગોતી કાઢીને યુદ્ધ શરૂ કર્યું. 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ એ તો મર્યો નહીં. ભગવાન પણ જાણતા હતા કે આને બીજી રીતે જ મારવાનો રહેશે, એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા ચંદ્રાવતી નગરી આગળથી, અને બદ્રિકાશ્રમની અંદર સિંહવતી ગુફા એની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં થાકેલા એક શિલા ઉપર પડ્યા. હવે કેવી રીતે પડેલા? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા. જો મર્મ શરૂ થાય છે, 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા, અને એના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. મૂરદાના ત્યાં પહોંચી ગયો, એને થયું ભગવાનને મારતા તો વાર નહીં થાય, પણ હવે આ કન્યાને પરણી લઉં. કન્યાએ કહ્યું કે મારી સાથે પરણ હોય તો મારી પ્રતિજ્ઞા છે, મારી સાથે યુદ્ધ કરવું જોઈએ, અને યુદ્ધ થયું. એમાં કન્યાએ મૂરદાનવનું મસ્તક કાપી નાખ્યું. ભગવાન પ્રસન્ન થયા કે માગ માગે આપો. ત્યારે મેં કહ્યું કે હું તો તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ એટલે મારું નામ એકાદશી છે, એટલે મારા વ્રતના દિવસે કોઈ ઇન્દ્રિયોના આહાર ન કરે. ભગવાને તથાસ્તુ કહ્યું, અને ભગવાનને કહ્યું કે ભગવાન મને તમારા શ્રીઅંગમાં સ્થાન આપો. ત્યારે ભગવાને એમને નેત્રમાં સ્થાન આપ્યું. નેત્ર એ જાગૃતિની નિશાની છે, અવેરનેસ. અને આ એકાદશીની નાની કથા છે, એની ઉપર ભગવાન સ્વામિનારાયણે મધ્યના હમણાં 8ના વચનામૃતમાં નિરૂપણ સરસ કરેલું છે કે મૂળ જેવો દાનવ એ હણાયો. આપણે જોઈએ કે શેમાંથી એનું મૃત્યુ થયું? મોહમાંથી. એને મોહ વ્યાપી ગયો કન્યાને પરણવાનો, એમાંથી મૃત્યુ એનું થયું. તો પશુ પંખી બધા મોહમાં મરે છે. ભમરો જ્યારે સુગંધ લેવા માટે જ્યારે કમળની અંદર આવી જાય છે સવારથી, અને એને એમ થાય છે કે રાત્રે જ્યારે કમળ બીડાય સાંજે ત્યારે નીકળવું જોઈએ, પણ એ નીકળ્યો નહીં, એ સુગંધનો એ ભોગી થયો. અને એના મને કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, રાત જશે સવાર થશે કમળ ખીલશે. પણ રાત્રે હાથી પાણી પીવા આવ્યા અને એને કમળના એ દાંડાને પકડીને પગ નીચે કચરી નાખ્યો, મૃત્યુ. તમે જુઓ કે રાવણ જેવો મહાબળવાન સીતાના મોહમાં મૃત્યુ પામ્યો. સુંદ અને ઉપસુંદ બંને કોઈથી મરે એવા નહોતા, અને એવી રીતના મહાબળિયા હતા. ત્યારે ભગવાને બધામાંથી તલ તલ રૂપ લઈને તિલોત્તમા એવી એક અપ્સરા બનાવીને મોકલી. બંને ભાઈઓ ગાંડા થયા, હું પરણું. એમાં ઝઘડો થયો, બંને ઝઘડ્યા, બંને મર્યા. જુઓ, વગર શસ્ત્રે ભગવાને એનું નિકંદન કાઢ્યું. તો આવી રીતે મોહની અંદર ભલભલા મૃત્યુ પામતા હોય છે. એટલા માટે આપણે આ પહેલો મર્મ સમજીએ કે મોહની અંદર મૃત્યુ રહેલું હોય છે. મોહની અંદર જ મૃત્યુ હોય છે. તો આપણે એ સમજવાનું રહે છે કે એ કન્યાએ એનું મસ્તક કાપી નાખ્યું, એટલે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ આવા બધા અંતઃશત્રુઓ રહેલા છે, બધા મૂળદાનવો. એને આપણે કાપવા હોય, એને મારવા હોય તો એકાદશી કરવી જોઈએ. તો એકાદશી એટલે શું? તો કહ્યું કે જો 10 ઇન્દ્રિયોને 11મું મન અંતર સન્મુખ કરવું, એટલે એને સંયમમાં રાખવું. આજે આપણે જોઈએ છીએ કે આપણે ઇન્દ્રિયો બધી મોકળી છે, 10 ઇન્દ્રિયોને 11મું મન ગમે ત્યાં ભટક્યા કરતું હોય છે, અને એને લઈને આપણે તમે જોઈએ છીએ કે આપણને અંદરની કોઈ શક્તિ બહાર કાઢી શકતા નથી. આપણામાં અનંત શક્તિ છે, દરેકે દરેક બેઠેલા આપણે જનરેટર છીએ. અનંત શક્તિ આપણી અંદર પડેલી છે, પરંતુ આપણી બધી ઇન્દ્રિયોની શક્તિ એ આ 10 અરે કાણા દ્વારા એ બહાર નીકળી જતી હોય છે. તો હવે સંયમ કેળવીએ તો એકાદશી થઈ કહેવાય. સંયમમાં શક્તિ, જેમ તમે જુઓ સૂર્યના કિરણો એમને એમ હોય તો આપણા ક્યાંય આગ લગાડતા નથી, પરંતુ બિલોરી કાચમાં એકત્રિત કરીને નીચે રૂ મૂકવામાં આવે તો આગ લાગે. સંયમમાં શક્તિ, કિરણોને એકત્રિત કરી લેઝર રેઝ બનાવવામાં આવે છે, લોખંડના પાટને પણ કાપી શકાય છે. એવી રીતે મનુષ્ય જો એક એક ઇન્દ્રિયોનો સંયમ કરે તો અનંત શક્તિ આવે. તો તમે જુઓ, જે ગાંધારી આંખે પાટા બાંધી રાખતી, આંખની શક્તિ કન્ઝર્વેશન ઓફ એનર્જી રહેલી, અને દુર્યોધનના સામે એણે પાટા ખોલ્યા તો દુર્યોધન લોખંડો બન્યો. ભગવાને એક ફૂલનો જાંગ્યો પહેરાવેલો, એટલો ભાગ કાચો રહ્યો, પરંતુ એની અંદરથી શક્તિ એટલી બધી નીકળી. વિવેકાનંદ સ્વામી અમેરિકામાં આવેલા અને એક પુસ્તક ધડાધડામ વાંચતા હતા એકાગ્ર થઈને, અને લગભગ 500 પાનાનું પુસ્તક એકદમ પાના ફેરવતા એમ કલાકમાં પૂરું કરી નાખ્યું. અને એ વખતે યજમાને એક અમેરિકાને પૂછ્યું કે તમે આ શું પાના ફેરવા કે વાંચ્યું કે કોઈ પણ પાનું પૂછો? મોઢે બોલી ગયા કે આ શક્તિ તમને ક્યાંથી આવી? કે મેં 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું, એમાંથી મેધાનાળી ખુલી. આ ફોટોગ્રાફિક મેમરી, આપણે બધા ચારે બાજુ ફાંફા મારતા હોઈએ, શું આપણી શક્તિ બહાર રહે, એ બધી વેરાઈ જાય. એટલા માટે સંયમ જ્યારે આપણે કહીએ ત્યારે એમાંથી આવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય ત્યારે એકાદશી. એટલે આપણે એમ સમજીએ કે નિર્જળા કરીએ, નકોડી કરીએ કે ફરાળી કરીએ, પરંતુ ઇન્દ્રિયોનો સંયમ સૌથી મોટી વસ્તુ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 10 ઇન્દ્રિયોને 11મું મન, એને કાબૂમાં રાખવું, એનું નામ એકાદશી. બાકી તો તમે જુઓ કે ઢોરને કંઈ ખવડાવીએ નહીં અને આખો દાડો ભાંભર્યા કરે અને પછી એકાદશી એની થઈ ગઈ કહેવાય, એ ઢોર લાંઘણ કરવાની નથી. પરંતુ 10 ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની, જેમ આપણું જે કાન છે એને કાબૂમાં રાખવા. વિશ્વામિત્રે 60,000 વર્ષની એકાદશી કરેલી નિર્જળા, પરંતુ મેનકાનો નુપુર ઝંકાર સાંભળ્યો અને કાનમાંથી આંખ પેઠો અને આંખ ખુલી ગઈ અને એમાંથી એનો સંગ થયો અને શકુંતલાનો જન્મ થયો, એ કથા જાણીએ છીએ. તો આંખની એકાદશી કાનની એકાદશી થયેલી નહીં. આપણે જોઈએ છીએ
1: કીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની. જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત મધ્યનું 13મું. તેજનું મધ્યનું 13મું તેજનું છે. સ્વામિનારાયણ હરિ સંવત 378ના શ્રાવણી અમાવાસ્યાને દિવસ તેજ અને અમાવાસ્ય, ગઈકાલે જ ગઈ અમાવાસ્ય. અમાવાસ શું હોય? ચંદ્ર કેવો હોય? અડધો, પોણો, કારો હોય છે ચંદ્ર, પણ દેખાતી ચંદ્ર ઉગતો નથી. લોકો એવું માને છે તે આરામ કરે છે ચંદ્ર. અમાવાસ હોય છે પણ સંપૂર્ણ સૂર્યનો પ્રકાર આ બાજુ હોય ને આ બાજુ અંધારું દેખાતું નથી. એટલે વર્ષના તેજનું છે અને કઈ દિવસે શરૂ થાય છે? અમાવાસ્ય. અંધારામાં તેજ દેખાય. સ્વામિનારાયણ હરે સંવત 378ના શ્રાવણી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામુદ્દે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરી ચાકડા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભોજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને રડતા હતા. છાના રાખ્યા, નાનું બાળક હોય ને એવું વાતો કરતા હતા અંદર અંદર. વાતો જગતની નહોતી, આમ ચૂંટણીની ને દિલ્હીની વાતો નહોતી, ભાર સંબંધી જ વાતો કરતા હતા. તમે મહારાજે કહે હવે હું વાત કરું, તમે ભગવાનની જ વાતો કહો હવે હું ભગવાનની વાત કરું. એટલે આમ હાથ આમ રાખેલાના આપણા ગુરુ ને પહેલાં એ આ રીતે શાંતિ રાખતા, આમ હાથ કરે એટલે બધા શાંત થઈ જાય. એટલે મહારાજે આ રીતે આમ કર્યું, છાંટ્યા, બોલ્યા નથી મોડેથી, બસ આમ બધા શાંત થઈ ગયા. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાંટ્યા, પછી પોતાના મુખારની આગળ સ્તુતિ કહીને બેઠા હોય જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજે મૂકતા હવા જે થાય ગડબડ કરતા સ્તુતિ કહીને બેઠા હતા. મહારાજ અંતરો પ્રકાશ કરો, વાતો કરો, તમારા સ્વરૂપનો મહિમા સમજાય, એ રીતે સ્તુતિ પ્રાર્થના કરીને બેઠા. આપણે તો આજે દુકાનમાં જવું છે, આમ કરું એમ કરતા કરતા હતા એમ બેસીએ, અને ઘરેથી આવતા હતા કેટલું રસ્તામાં જોઈ નાખીએ, કચરો ભરી નાખીએ, પછી આવીને બધું કચરો કાઢવામાં સમય જતો રહે, ત્યારે કથા પૂરી. ઘરેથી નીકળો ને ત્યાંથી પ્રોસેસ શરૂ કરવી પડે. એક જ વિચાર હશે મંદિર મહારાજ, હજી ચંદનના વાઘા કેવા હશે, મૂર્તિઆ કયા શણગાર હશે, શું હશે, ત્યાંથી ઘરેથી નીકળતા બધા વિચાર આવે. અહીં આવતા તો કેટલો કચરો ભરી નાખે બધું, આમ જોયા આમ જોયા, સિનેમાના પાટિયા જન જે રસ્તા બધું કોઈ સામે કઈ ભર ભર ભર ભર કરે, પછી બધું કાઢવાનું. એટલે ઘરેથી નીકળો ને ત્યાંથી શરૂ કરીએ. આ પૂજાની વાત પણ તમે સ્નાન કરતા તે વખતે પૂજાનું શું કર્યું છે, પૂજા વખતે એકદમ તૈયાર હોય. જો જમવા જવાનું હોય ને કલાક પહેલાં બધું શરૂ થાય જમવાનું બધું વિચારો. આ કથા એવું જ છે. આ તો ચોરામાં ચોટ્યા, સમજાય તો ઠીક, ના સમજાય તોય ઠીક, યાદ તોય ઠીક, ના રહે તોય ઠીક, ગડબડ ગોટા પ્રભુ મોટા. એક કથા શું કામ કરે, તૈયારી કરવી પડે. પહેલાં જમવા બેસતા ને પહેલાં જમણવારમાં ઉપોષણ હોય, એ થોડું ભાત હોય એટલું જ ઘી નાખે, જેટલું ભાત હોય ને એટલું જ ઘી, અને થોડીક બે ચમચી દાળ નાખીને આરોગે. એટલે એનાથી છે ને ઘી છે ને જઠરાગની ખોળ તમારે ઉપોષણ કહેતા. એમ અત્યારે બધું અત્યારે છે બધી રીતે એપેટાઈઝર કહે છે, કંઈક ફ્રૂટ જ્યુસ, મોટે દારૂ જ હોય છે બધું બહાર, તો ચાર અંશ દારૂ નાખે એટલે અહીં તો થાય ના થાય ભગવાન જાણે. અહીંયા એને જરાક ઠીક પડે બધું, જગ બધું ભૂલાય એને થોડી વાર માટે બધા નશામાં. એટલે અહીંયા ભગવાનની કથા સાંભળતા પહેલાં છે ને બધું વિચાર કરવું પડે. જો ગુણાતન સ્વામી કહ્યું પહેલાં પ્રકરણ પહેલી જ વાત કે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, જો અહીં આવે એટલે બધું બંધ કરી દેવાનું, બધું મનમાં. આમ તો બંધ કરીને આવ્યા છો તમે, દુકાન કે જે કોઈ બધું પડતું મૂકીને આવ્યા છો, પણ અહીંયા લઈને આવ્યા છો સાથે, અહીંયા બેઠા બેઠા બધું કરે રાખે. સ્વામી કે સર્વે સંકલ્પ પડ્યા, સર્વે કામ પડ્યા મૂકીને નથી કહેતા, મૂકવાના છે એ હેરાન કરે. નહીં તો જો પરોતભાઈ ખેતી કરતા, ગોરધનભાઈ દુકાન ચલાવતા, અંતે બધા સંકલ્પ પડતા મૂકીને ચલાવતા હતા, ભગવાનના જ સંકલ્પ. ખેતીમાં ધંધા નોકરીમાં બધા એમાં ભગવાનનો જ વિચાર આવતો હતો. અને આપણે તો અહીંયા આવ્યા તો જ પેલો વિચાર આવશે. આમ છે સ્વામી કહું, પ્રથમ તો શરીર સંકલ્પને પડ્યા મૂકીને, સંકલ્પ પડ્યા મૂક્યા અહીં બેસી ગયા, અહીં આવીને પછી આમ ડાફોડિયા મારે. અહીંયા જો ઓલા સ્વામી આવે છે જોઈ લો, પછી આમ કોઈ આવે આમ આવે એ નહીં. પ્રથમ સર્વિસ સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને આટલું કરું સારું કર્યું, પણ હજુ કસવાનું છે. એટલે અર્જુનને ભગવાન અરે દ્રોણાચાર્ય પૂછ્યું ને શું દેખાય છે, સભા અને માછલું દેખાય, કામમાં નહીં આવે, હજુ વૃત્તિ સંગ

કેલ, હવે હવે ખાલી માછલું થાય, સભા નથી દેખાતી. અજીવૃત્તિ સંકેલ, માથું દેખાય છે. અજીવૃત્તિ સંકેલ, આંખ દેખાય. હવે લગાય, ખાલી આંખ દેખાય માછલીની, બીજું કાંઈ દેખાયું નહીં. તારે કર્યું અને આ કંઈ ખોટી વાત નથી. જો હમણાં ઇંગ્લેન્ડમાં એક છોકરો હતો 14 વર્ષનો, અને એક ચમચી ઉપર ધ્યાન ધર્યું, એ ચમચી વરી ગઈને બે કટકા થઈ ગયા. એ પ્રોગ્રામ ટીવી ઉપર બતાવ્યો, એમાંથી એમાં બીજા 14 જણે ચમચી તોડી. ટીવી ઉપર એમ પ્રત્યક્ષ જોયા જ નહોતા, ટીવી ઉપર પ્રોગ્રામ બતાવ્યો, બીજા 14 જણ ચમચી તોડી નાખી. કાંઈ નહીં, બસ આમ ખાલી ધ્યાન જ ધરવાનું. ચમચી આખી આમ વરી ગઈ, કટાક દન બે કટકા થઈ ગયા. આ બનેલી વાત છે. એક બીજી, રશિયામાં એક છોકરી હતી, ઈંડું હતું, અને ધ્યાન પેલા ભમરડો ફરે ને ઈંડું ફરવા લાગ્યું, ઉપરની છાલ તૂટી ગઈ, એટલી બધી સ્પીડ પકડીને ખાલી ધ્યાનથી આમ ત્રાટક. એટલે આ તો ગપ ગોરા નથી આવતું, આ પણ દેખાતું નથી ને એટલું જ લાગે. મન જ દેખાતું નથી, મનને એકાગ્ર, મનને પવિત્ર, મનને શુદ્ધ ને મનને ધળકર, વાત જ ક્યાંથી સમજાય. આય દેખાય તમને આમ શરીર, મન પણ એવું જ છે. એને મજબૂત કરવાનું, શુદ્ધ કરવાનું, સુંદર કરવાનું. જો આ લોકો કેટલી કક્ષાએ પહોંચ્યા, 15 મિનિટમાં જ ચમચી તોડી નાખી, કેટલી એકાગ્રતા છે. જો મહારાજ એ કહે છે, મૂળાતન સ્વામી એ કહ્યું, પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, પહેલાં આ કરવું પડે પછી એકાગ્રતા આવે. પહેલાં એકાગ્ર થવા જાઓ ને ના થાય, સંકલ્પ ગડબડ કર્યા કરે, તમે આમ કરે ને ત્યાં તો દુકાન આવે, આમ કરે ત્યાં કંઈ બીજું આવે, ત્રીજું આવે. પહેલાં એ બધું પડતું મૂકવાનું. મારે અત્યારે બીજું કંઈ કામ જ નથી, કથાની અંદર બીજું મારે કોઈ કામ નથી. સાંઈ કે કરોડ કરોડ કામ કરીએ છીએ, બીજું કયું કામ છે? આ જો કામ કરોડ કામ તુલ્ય હોય તો બીજું કયું કામ કરવાનું રહેશે? તો જો આપણે વર્ષોથી કથા સાંભળી છે, અસર થઈ એનું કારણ આ જ. આ સૂર્ય છે ને, સહારના રણમાં તપે છે, અને કોઈ વસ્તુને બારી નથી, એને સૂકવી નાખીએ છે, બારી નથી. બિલોરી કાચ મૂકો વચ્ચે તો 5 મિનિટમાં ભડકો થઈ જાય, પાંદડું હોય કાગર હોય સળગી જાય. બોલા કરોડો વર્ષથી તપે છે તોય એમ એકાગ્ર થયા વિના છે ને નિશાન ના પડે. તમે એમને બેઠા કથા સાંભળો, વર્ષો સુધી સાંભળો એકાગ્ર, 5 મિનિટની કથા કામ કરી જાય, આખું જીવન બદલી નાખે. બોલો બધું ડખો ચાલ્યા જ કરે. એટલે મહારાજ સ્વામી કહ્યું કે સર્વે સંકલ્પ પડ્યા મૂકીને પહેલાં શરૂઆત એમ એકાગ્ર છે થઈને પછી આગળ કહે છે. એમ સમૂહ જે સ્વામી વાતો કરે છે એને હું સાંભળું છું. જો પછી સામે કોઈ પણ હોય વક્તા, એના સામે જોશે એના દોષ જ દેખાશે તમને. કોઈ કથા કરતો હશે, આ ઠીક છે, હવે આમ છે, આવા છે, તેવા છે, લ કથા સાંભળે છે કે શું કરે છે? એ શબ્દો તો મહારાજના છે ને. ત્યાં નાનું બાળક છે, સાંજે 4 વાગે પ્રસાદ આવે ઠાકોરજીનો, એ આપવા નીકળે, તને ના પાડો, જાજા તું નાનો, તારા હાથનું કોણ લે? અથવા કોઈ બીજો હોય જેનો તમને અભાવ હોય એ જ આવે.
તો ત્યાં તે તો બધું ભૂલી જાઓ છો. ભગવાન પ્રસાદ છે આ તો, આ ભગવાન પ્રસાદ છે. કોઈ ગમે આપે, ગમે કથા કરે, ના આપણે એટલા બધા પૂર્વથી બંધાયેલા છીએ ને, શું કથા સાંભળવાના થયા. અંદર એટલું બધું ઘોરાતું હોય, સમય બગાડ થાય બધું. આવા બધા ભાવ લઈને બેઠા હોઈએ, કથા શું કરે. પહેલાં સાફ કરી નાખવાને, કાંઈ છે જ કોઈ કામ જ નથી. અને આખી આ જિંદગીમાં કોઈ કામ નથી. આ અત્યારની ક્યાં વાત છે, શું કામ છે, શું એનો ફળ છે આ લોકના કામ, ફળ શું. તમે થયું તો શું, ના થયું તો શું, બગડ્યું સુધર્યું શું, એમાં ફેર પડી જવાનું. આ ના બગડવું જોઈએ. તો જાય રીતે પહેલાં સંકલ્પ પડ્યા મૂકીને, એટલે કરવાનું છે. ગોરધનભાઈ, પરોતભાઈ, દાદા ખાઈ બધા કરતા હતા. એમાં માલ નહીં માનો, ચોટી જવાનું નહીં. અંદર સંડાસ જઈએ છીએ, જવું જ પડે છે કે નહીં, કંઈ માલ છે આમાં, જવું જ પડે. ના જાઓ તો કેટલી તકલીફ ઊભી થાય. તો જે એવી રીતે આ વ્યવહાર કરવાનું જ છે, છૂટકો જ નથી. શરીર છે, કુટુંબ છે, પછી જવાબદારી છે, ભણવું પડે, નોકરી કરવી પડે, ધંધો કરો, બધું કરવું પડે, ધ્યાન લગાવીને પણ કરવું પડે, એવું જ નથી. પણ એના માટે જન્મ નથી. આટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ. સત્સંગી પ્રમુખ સાહેબના શિષ્યોને આટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. પછી કરે ના કહેવાય, પણ આટલું સ્પષ્ટ થઈ ગયું તો બહુ ફેર પડી જાય. ધારો કે ના થાય ને તો લગભગ જાગ તો 40% તો માર્ક આવે છે ને. હા, 15 દાન જ બદલાવી જોઈએ તમારે. કયા દાનથી તમે કરો છો? ઘણા છે ને, અહીં બૂટ ચોરી થાય છે. હા, એ આવે ને તો ખબર ના પડે. તમે તિલક ચોલ્લો કર્યો હોય, ઠાકોરજી આગળ મારામ બરાબર વ્યવસ્થિત. જો આચાર તો સદાચાર જ છે, દાનત બુરી છે, દાનત ખોટી છે. એની લાગે જ જોઈએ છે આમ જોડા ઉપાડવાની. દાનત ખોટી છે, આચાર બરાબર છે, પવિત્ર આચાર છે. ઠાકોરજી આગળ બેઠો છે, તિલક ચલો કહીને આવ્યો છે, પૂજા કરી કે ના કરે ભગવાન જાણે. પેલું ઉપાડવા પૂજા ના કરે તો ખાલી સિક્કો મારી ના આવે છેતરવા માટે. જે દાન સુધારણ છે આપણે, અને આજનું સાયન્સ પણ કહે છે, ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધ સેન્ચુરી ઇઝ દેટ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. આ સદીની મોટા મોટી શોધ, મોટા મોટી શોધ સંશોધન આ લોકો કહે છે. જો તાવ વલણ બદલાય તો જીવન બદલાય. જીવન એમને નહીં બદલાય, અહીં અંદર બદલવું પડે. અને ભગવાને એ કર્યું, સ્વામિનારાયણ ભગવાન મારી ના નાખ્યા, મનોવૃત્તિ બદલી નાખી. જોવન પગી તખો મૂજો સુરો બધા પાપના પરનો, અહીં જ્યાંથી પાપ થતું હતું ને ત્યાં જ કેસેટ બદલી નાખી. ઓલી પાપની કેસેટ કાઢી નાખી અને ઓલી પૂનવારી મૂકી દીધી. વિચાર જ બદલાઈ ગયા. તો આપણે જીવન તો અહીંયા પણ આવીને આટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ આપણે બધાએ. ભલે નોકરી ધંધો કરો, ખેતી કરો, બધું કરો, પણ અંદર તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. આમ આના માટે જન્મ નથી આપણો. આ બ્રહ્મરૂપ થઈને, એકાંતિક થઈને ભગવાન ધામમાં બેસવા, આટલું સ્પષ્ટ. પછી જે કરો એ બધું બહુ ફેર પડી જાય. આટલી સ્પષ્ટતા થઈ અને પછી તમે કરો ને, ઓલું થાય પણ ચોંટાય નહીં, બંધનરૂપ ના થાય. જો આપણે ડોસાભાઈ કરતા હતા, વ્યવહારમાં જ હતા, બંધિયા ગામના, એમના ગામમાંથી કોઈ બે જૈન આપના મિત્ર પણ થાય, ગઢડે આવતા હતા. ડોસાએ પૂછ્યું કે અમે ત્યાં ગઢડે જઈએ ત્યાં ભગવાન કંઈક કેવું છે? જય સ્વામી કહેજો, બીજું કાંઈ.

પણ એ મહારાજે બોલ્યા બહુ મોટા, એ અમને ઘા કરી મોટા. 11 વાગે તો દાંતણી ખોસીને રાખે, પેલા મિસ્ત્રી લોકો નહીં પેન્સિલ ખોસી નાખે, દાંતણી રાખે 11 વાગે તો બધું લેન દેન પેલા ગાળા ગોળના આવે ને છૂટે ને બધું લે દે કે, પછી 11 વાગે તો નાય, પૂજા ક્યારે કરે ને જમવાનું ક્યારે. એટલે ઓલા લોકો, મહારાજ તમે મોટા હો છો, હવે તો અમે કંઈક મોટા કહેવાઈએ, અમે તો અહીં સુધી ડૂબેલા છીએ વ્યવહારમાં, તો ભગત તો માથા વેચ ચડિયા એટલો ડૂબેલો છે, એ મોટો તો કઈ દે મોટા કાશ. મહારાજ કે મને સાધુ બનાવી દઈએ તો બરાબર હસલ, મારે એ સાધુ થાય, ગમ્મતમાં એમ હા ના પાડે, મજાકમાં ના કરે. મહારાજ કે અમે એને સાધુને તો અહીં કંઠી પહેરશો, એક શું બે કંઠી પહેરશું, બબ્બે પહેરશું અમે, એ થાય તો ખરો. મારે કે કાલે સાંજે અહીંથી થઈને જજો. મારે એક કાગળ લખ્યો, ઢોસાભાઈ પત્ર મળે લખાયો, મારે લખતા જ નથી, પત્ર મળે ને તમે સાધુ થવાઈ જાઓ, સીધું ઓર્ડર જ, વોરંટ, વિચાર કરશું નામ એવું બધું નહીં, સીધું જ. અને આ ત્યાં છૂટ્યા એકદમ, કોઈને ઘરમાં કહેવા ના રહ્યા, બાય બાય ટાટા કહેવા, જઈએ છે, મારું તેડું આવ્યું છે, તમારું જેમ છે એમ કૂટી લેજો, ફોડી લેજો, કાંઈ કોઈ ભલા એક શબ્દ નહીં. ત્યાં ગોળના ગાળા જોખા બધું છે, ત્યાંથી જ ઉપડ્યા સીધા, નાયા હતા કે નહીં ભગવાન જાણે, પણ સીધા ત્યાંથી ઉપડ્યા તો ગઢડે પહોંચીએ. અમારે ત્યાં તૈયાર જ રાખેલા, આવતાને સાથે બેસાડી દીધા પહેરાઈ, ખુશ થઈ આનંદ, લપ છૂટી આજ્ઞાથી કરે, પોતાને મેરે કરે તો લપ છૂટે નહીં, ભાઈને આજ્ઞા, રાજી રાજી રાજી થઈ ગયા, એકદમ બેસી ગયા. પછી એ સોલા લોકો આવ્યા, કે ઓળખો છો ડોસાભાઈ જેવા લાગે છે ને એ જ છે, ઘા ખાઈ ગયા. મહારાજ કે ડોસા ત્યાં કઈ રીતે કરી શક્યા, એ વાત કરો, આટલું ત્યાં કરી કઈ રીતે શક્યા, માથા પર વેચડી એટલા વ્યવહારમાં ડૂબેલા, એક સેકન્ડમાં સાધુ થઈ જાય, અને કોઈ વિચાર જ નહીં વ્યવહાર સંબંધ, કેટલા નિર્લેપ હતા, કરતા હતા બધું ખબર હતી, મારે કરવા તો આ જ છે આત્માનું કલ્યાણ, આ તો રહ્યા છે એટલે જવાબદારી ભજવવી પડે, બાકી આના માટે જન્મ નથી, સ્પષ્ટ હતું. એટલે મહારાજને કહ્યું કે મહારાજ, કાળની ચિઠ્ઠિયા કોઈ ભલામણ કરવા રહેતું નથી, તો તમે તો કાળના કાળ છો, તમારી ચિઠ્ઠિયાને હું ભલામણ કરવા રહું, આ જસલોક હોસ્પિટલમાં તમારે ડૉક્ટર શાહ વાલા 55 વર્ષની ઉંમર, કાર્ડિયોલોજિસ્ટ, હજુ ટેબલ બેઠા નથી, બે રીટ લગતા ને તો ઉપડી ગયા, હાર્ટ એટેક ઉપડી જ ગયા ફર્સ્ટ એટેકમાં, 55 યર્સ. અને આટલા સરસ આમ ખૂબ જાણકારી પોતાનામાં વિષય પ્રવીણ, લો ક્યાં ભલામણ કરવા રહ્યા, બૈરાશ્વરને ફોન કર્યું, બાય બાય ટાટા, તો કારની છીટે કોઈ ભલામણ કરે છે, એક ભાઈ તો રસ્તામાં જ સ્કૂટર પડ્યા, હાર્ટ એટેક, ઉપડી ગયા. ડૉક્ટર જ હતા એ, બીએ ગામ જતા હતા કોઈ, તો રસ્તા એ ઉપડી ગયા. તો વિચાર કરો, તો આમને જો સ્પષ્ટ હતું અંદર, કાળની ચિઠ્ઠી આવે તો કોઈ ભલાવણ કર રહેતું નથી, આ તો ભગવાન તો કાળના કાળ. તેમ આપણે બધું તમે જે કરો એની ના નથી, વેપાર ધંધો બધું કરો, આપણા બધા ભક્તો એમાં ખાસ મહારાજના માળાના મણકા જેટલા ભક્તો બધા ગ્રસ્ત હતા, ત્યાગી તો બહુ ઓછા જ હતા, બધા કામ ધંધાવાળા હતા,
पण

હોય નિર્લેપત. ભગવાન સિવાય બીજી વાત જ નહીં. અને ખાલી ભગવાન સિવાય નહીં, ભગવાન મળ્યાનું એટલો તો કેફ, એટલો તો કેફ, બસ બીજું કંઈ બાકી જ નથી. આમ અક્ષરધામમાં જ બેઠા છે. મહારાજ ભગવાન મળ્યા, હવે કંઈ મારે કંઈક બહાર રહેતું જ નથી, પામવાનું, જોવાનું, સાંભળવાનું, બધું કંઈ. આ ધડતા હતી, ખેતી કરતા, વેપાર ધંધો જે કંઈ હોય બધું કરતા હતા. પૂર્વે તો કબીર, સુરદાસ આ બધા ગ્રહસ્થમાં જ હતા, બધા બધા પોતાના ધંધા. પણ એને એને લેવા દેવા નહોતા. દેહનું તંત્ર અલગ, આત્માનું અલગ. આત્માની સાધના દેહનું કરવા છતાંય આત્મામાં લીન રહેતા હતા. આપણે નથી કરતા. આરતી તમે ઊભા હો છો, અષ્ટક અતિથી બધું બોલી જાય છે, તોય મન હોય છે. બોલો, કહો. તો જેમ આરતીમાં રહ્યા થાય કે બીજા વિચાર આવે, તો બીજે કરતા આરતીના વિચાર ના આવે. થઈ શકે, પોસિબલ છે, શક્ય છે. કરો ના કહો તો મરજીની વાત છે. દાનત બદલવાની, દાનત બદલો ને ગમે ત્યાં હોય, અમેરિકા, ઇંગ્લેન્ડ, દુનિયા છેડે ચંદ્રલોકમાં જાઓ ને, પણ દાનત તો આવી હોય, આવા સમજાઈ ગઈ હોય, આવા ભગવાન આવા સંત મળ્યા છે, મારે કંઈ બાકી જ નથી. કરોડો જન્મનો ફેસલો, અત્યારે અનંત અનંત જન્મ લીધા, કોઈ આવા ભગવાન સંત મળ્યા જ નથી. પહેલી અમે ધડ અંદર હોય ને, એટલી સ્થિરતા આવે, તો મન પર એટલું સમતોલ રહે, ધીરજ રહે. ગમે આ વાયરા વાવાઝોડા બધા ડોગે જ નહીં, ડોલે જ નહીં. લંગર નાખે સ્ટીમરમાં, ચાર લંગર નાખે, તોફાન વાવાઝોડા ને, લંગર નીચે ખૂંચી જાય રેતીમાં, પછી સ્ટીમર ડોલે જ નહીં. ત્યાં ગમેલા વાવાઝોડા ને ગમે આવે, ત્યાં એમાં આવી સમજણ આવે ને, સમતોલ રહે. અને વસ્તુ સાચી છે, આ કંઈ ગોઠવણી નથી. આ મહારાજને એ દુઃખ થાય છે. ગુણાતન સ્વામી બોલ્યા, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી, રાજી, રાજી. લો, ભગવાન સ્વરૂપ ઓળખો, એમાં જેટલો રાજીપો છે બીજામાં નથી. રાજી તો બધા વાતમાં થાય છે, આમાં જે રાજી થાય વાત જુદી. તો આવી રીતે કથા જો આપણે એકાગ્ર થઈએ તો આ સમજાય બધું. તો આ લોકમાં સૂર્ય તપે છે, તપે છે આ કરોડો વર્ષથી, વસ્તુ બારી નથી, સૂકવી નાખી. બિલોરી કા એક પા કલાકમાં ધડાકો થઈ જાય. એટલે માં જ કહે છે કે સર્વે છાના રાખ્યા, બધા સ્તુતિ કહીને બેઠા હતા મહારાજ આગળ. આમ એક ચીજ તૈયારી જેને કહે ને, જમવાય ને તૈયારી ઓટોમેટિક થઈ જાય. જોજો, પંક્તિમાં બેઠા નથી ને વિચાર આવવા લાગે, એમ બધા વિચાર બંધ થઈ જાય. અને કથામાં કથા પૂરી થઈ જાય તોય વિચાર બંધ ના થાય, ફરી આખી કથા ઊંધી પડી જાય. ઓલા વિચાર જે અંદર ઘૂસી ગયા, જ્યારે જ કરે રોક, કથા સંભળાય જ નહીં, પછી આગળ ક્યાં વાત છે. અને બીજા વિચાર ચાલતા કથા સંભળાય જ નહીં તમને. હા, પછી યાદ રાખવાની સમજવાની વાત જ ક્યાં છે આગળ. તો જો મહારાજ આ એટલી અદ્ભુત વાત મળી છે. આ કથા છે ને પુરુષોત્તમ નારાયણની, મહારાજ કે આ કથા ક્યાંથી, આ વાતો અહીં ક્યાંથી હોય, આપણને આપણા નસીબ ક્યાંથી આ કથા સાંભળવાની. આજે દુનિયામાં કરોડો પારણ થાય, બધું થાય છે, પણ એ ક્યાં ને આ ક્યાં. ઓલો તમે ચોખ્ખું ઘી હોય, એક એક ગ્રામ હોય ને, અડધો ગ્રામ તો એ વાત જુદી, અને દાળના ઘી તમે 2 કિલો ખાઓ તો મારવાના ધંધા, ટાંગા ટાંટિયા તોડી જ નાખે તમે. એમ આ લોકોનું ગમે એટલું હોય ને બીજા બધા કામ, આને તુલે ના આવે. હા, બીજા બધે કથા કર્યા સારું છે, હવે ના નથી કહેતા. આ ભગવાનની આ કથા એટલે શું, તમે એમાં દ્રષ્ટિ પહોંચાડો. એ બધે જેટલો માલ મહિમા સમય એટલો ઓટોમેટિક એ મન ખૂંચી જ જશે.
જ્યાંથી આ મહિમા ના સમજાય ને તમે ગમે એટલો પ્રયત્ન કરો ને આમ તો પાછી આવે વૃત્તિ એમ, અને જઈ પાછી કૂદી અંદર પ્રવેશ જ ના કરે, ચાંદ તૂટી જાય બહુ જોર કરે તો. હા, અદ્ભુત કથા છે આ, કંઈ આ લોકો આવીને કંઈ નાટક કર્યું નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વીપાઈને નાટક જલસા નથી કર્યા. કેટલી આનાથી કોઈ મોટી વાત જ નથી આ, ટોપમાં ટોપ, આના પછી કાંઈ રહેતું જ નથી એ આ વાત છે. એટલે ભગવાન એટલા માટે આગ્રહ છે આ. અને કોને કહે છે આ? સંતોને, પરમહંસોને, જેને પોતાનું જીવન સમર્પણ કરી નાખ્યું, કેટલા માર ખાધા ને કેટલું બધું સહન કર્યું છે, એને મહારાજ કહે છે એક ચિત્ત થઈને વાત સાંભળો. લો, એમનું એક ચિત્ત નહીં હોય આટલું બધું કર્યું તો. પછી શ્રીજીમાએ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને શરીર છાના રાખ્યા અને પછી પોતાના મુખાયની આવે સ્તુતિ કરીને બેઠા હોય એ સંત, તે પ્રત્યે શ્રીજીમા એમ બોલતા હોય છે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો ત્યાં આગળ બેસો. લો, બધા ગમે ત્યાં ગોઠવી જતા હોય ને, માઈક આજે કંઈ સ્પેશિયલ વાત કરવાની છે, એટલે મોટેરા મોટેરા આવો, સ્પેશિયલ અલગ આવો, આ બાજુ બેસો. પાંચસોમાંથી મોટેરા કેટલા? 50. એમાંય વાતના સમજનારા કેટલા? 50માંથી મોટેરા આવે પણ વાત ના સમજે. હા, જુદી વાત છે આ. આવો નાનો હોય ને ખૂણા વાસણ તો એ સમજે, ઓલો બાંધ થાય તો કાંઈ સમજે નહીં. એવું બધા ખેલ બહુ જુદો છે આ તો, બધું સમજાવું જ નથી આ બધું. તો મહારાજ કહે કે મોટેરા મોટેરા હો, ચલો આવી જાઓ, વાતમાં સમજતા હો, એટલે 500માંથી 50, 50માંથી 25 વીણ્યા મહારાજે. હવે એમને પણ જો મહારાજ હજુ કસે છે, મોટેરામાં ટ્રેન વાતમાં સમજતા તે આગળ બેસો, ના એક વાત કરું છું તે સર ચિત્ત દઈને સાંભળજો. કોને કહે છે? 500ને કે 25ને? 25ને ઓના તો કોણ પૂછે છે, જે જે કંઈ વીણી ખાય તો સારું છે. ઓલા જમણવાર જમતા ને પછી ઓલા પતરાર નાખી દઈએ, ઓલા પછી વીણતા ઓલા તો વાઘરી લોકો. એમ મારે 25 ઉપર જ ધ્યાન છે, કે ઓલા તો બિચારા જે ઠીક છે સંસ્કાર પડશે, આઈને બેઠા છે એટલે આગળ ધીમે ધીમે ધીમે કરશે, પણ અત્યારે તો આ લોકનું કામ છે મારે આ 25 જણનું. એટલે એમને કહે છે એક ચિત્ત દઈને સાંભળજો, આ તો બિચારા જે બેઠા છે સારું છે, તમે ધ્યાન રાખો, અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કંઈ નથી કરવી. કોને કહે છે આ? એટલે 25 જણને જ, મોટેરા મોટેરા છે, વાતના સમજનારા છે, વાતના સમજ, એમને મહારાજ કહે છે કે આ વાત દંભે કંઈ નથી કરતો. શું સમજાશે? મારે આટલું બધું કહેવું પડે પછી આગળ શું વાત, પોતાના સ્વરૂપની વાત કઈ રીતે થાય? જો આમાં જ જો શંકા થતી હોય, આ માણસ છે પણ ભગવાન થઈ બેઠા છે, ત્યાં આગળ શું વાત કરી પછી? મારે આ વાત તમને કરું દંભે કંઈ નથી કરતો, તથા માને કંઈ નથી કરતો, તથા પોતાની મોટો વધારો સૌ નથી કરતો. આથી વધારે કેટલો? અને સ્વામિનારાયણ ભગવાન જેને માને છે, જેના વચને 500 જેને સંસાર છોડ્યો, હજી એને આ ખુલાસો કરવો પડે કે આ દંભે કંઈને વાત નથી કરતો? કેટલી કક્ષા, કેટલી એ લોકોનું સ્ટેન્ડર્ડ કેટલું, જો આ વાત કરવી પડે. ના, સ્વરૂપનું જ્ઞાન આપણે માની એવું નથી આ, તો પ્રમુખ સાંઈ આપણે સમજી ગયા વાતનો માલ નથી. હા સ્વામી, જરાક
चरित्र कंठ बड़ा विकेट उड़ी जाए, स्वामी जरा पक्षपात करे, आम बाईओ आम जरा 5 सेकंड वधार नहीं, भाई विकेट उड़ी जाए कि नहीं। અમે હું કે કંઈ ગડબડ લાગે છે, આવું છે, શું ઓળખાય, ક્યાંથી ઓળખાય? યા બિચારા બધા મહારાજ કે નિશ્ચયની વાત છે ને, બહુ અટપટી છે, હા, અને છૂટકો જ નથી નિશ્ચયત કર્યા વગર. તો આઈને કરવાનું શું, બીજા બધા સાધન તો બીજા કરતા જ હતા અને કરી બતાવ્યું છે. હિમાલયમાં શરીર ગાળી નાખ્યું, એટલે 60,000 વર્ષ પાણીમાં તપ કર્યું, બધું ફોફલાઈ ગયું શરીર બધું, બધા રાફડા ઉપર બાજી ગયા. પણ તો નિશ્ચયની વાત એના કરતાં અઘરી છે. હા, નિશ્ચય છે એ એકાંતિકપણું છે. નિશ્ચયમાં બધું આવી ગયું, મારે મોટા મોટું સાધન જ એ છે નિશ્ચય. એ અધા સાધન ફીફાવાલા એની આગળ, ત્યાં ભગવાન પણ પ્રતીતિ આવી ગઈ ને, એ કોઈ મોટી વાત નથી. પણ એ સંપૂર્ણપણે કંઈ કાચું હોય તમારે, હતા ને જરાસંઘ ભીમ સાથે યુદ્ધ લડતો હોય તો દુર્યોધન, હવે દુર્યોધનની વાત એવી છે કે એમની માં કોણ, ગાંધારી, એને કહું કે તું નગ્ન રૂપમાં આવજે, કે પાટો ખોલવાની તે પતિવ્રતાને ટેકી દે. એટલે દુર્યોધન આવતો તો એને રસ્તામાં ભગવાન મળ્યા, એટલે આ શું આ રીતે ક્યાં જાય છે માતાના દર્શન, આવી રીતે આ કે મને આજ્ઞા કરવામાં આવી છે કે આવી રીતે તું આવજે. તો કે તું થોડુંક તો વ્યવસ્થા કર, થોડુંક આ તંગડી તો પહેર, બીજું કાંઈ નહીં. આ ફૂલની, ફૂલની હોય એટલે કપડું પહેરવું કહેવાય, ના એ પહેરવું કહેવાય. એટલે ઓલો માની ગયો, પહેરી લીધું, અને ત્યાં ગાંધારી પાટા ખોલ્યો તો આખું શરીર વજ્રનું થઈ ગયું, આટલું બાકી રહી ગયું, કાચું રહ્યું. એની માએ કહ્યું કે કેમ આવું, મેં આજ્ઞા કહી કે મને એક માળી મળ્યો તો રસ્તા, એને કે માળી નહીં વનમાળી હતો, કે ત્યાં કાચો રહી ગયો. પછી ભીમ સાથે યુદ્ધ કરવા કૃષ્ણભગવાન ઈશારો કર્યો, અહીં લગાય કેળમાં પાડી દીધું પાડે. આપણો નિશ્ચય હોય છે ને, પણ કંઈક આટલું કાછું રહી જાય ત્યાંથી પડે. હા, બધું આખું શરીર વજ્રનું હોય, આખું શરીર નિષ્ઠાનું હોય, પણ કોઈક અંગે કાચું હોય છે. ત્યાં થયા છે જો આપણે માનથી ગયા ને, માન અલિયો ખાચે લો કાચું આવું કંઈક પતી ગયું, માન નો અંગ કાચું રહ્યું ત્યાં. એટલે એ ત્યાં વિઘ્ન આવ્યું ને, નિશ્ચયના ચૂરે ચૂરા ભસ્મ થઈ ગયો. ખાલી નિશ્ચય આમ ઓછું ના પડ્યું, કાચું ના પડ્યું, ઊંધું પડ્યું, ભગવાન જ નથી ભયો છે લો, એટલે આમ આખું ટર્ન મારી દીધું. યાર નિશ્ચય જરા અટપટી છે, એટલે આપણે બધા જરા ફાકામાં ના રહેવું. હા, ગમે 40 વર્ષ થયા ને, અમે અહીં બેઠા ને ફાકામાં ના રહેવાય, બહુ અટપટી છે, ગમે ત્યાં તો પાડી નાખે. જ્યાંથી ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા એકાંતિક સ્થિતિ ના થઈ હોય ત્યાં નિશ્ચય જોખમમાં જ. હા, કોઈ એવું કંઈ થાય ને તો નિશ્ચય તૂટી જાય. એટલે મારા સંતોને કહે છે, હે સંતો,
મોટા મોટા વાતમાં સમજતા આગળ બેસો. આ વાતને કહ્યું ચિત્ત દઈને સાંભળજો. કાલે આપણે કરશું, અત્યારે ચિત્ત રાખજો બરાબર.

0: આ બધા આવી રમત આપણે ચડીએ તો કામ થઈ જાય. ઘૂંટવાનું ઘૂંટવાનું સમસૃત ભાવ, એકતા, દીવ ભાવ, મહિમા સમજવો, એ બધું ઘૂંટ્યા જ કરવું. એટલે અવરાઈ કરીએ છીએ, અભાવગુણની વાતો કરીએ છીએ અને બધું વાતાવરણ દોડીએ છીએ, એના કરતાં આ બધું આપણું સંપેલું પરિવાર એક થઈને એટલે કેટલું બધું કામ થાય. જો મહારાજે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી કે એકબીજાને ચરણરજ ને ઉપાડવી, એકબીજા અરસપરસ મહિમા સમજવું, અરસપરસની વાત છે. એક બાજુ હોય ને બીજી બાજુ ના હોય તો 50% નહીં, 0. બે ઊભા હોય, એક જણ નમે બીજો નમે નહીં, તો 50% નહીં, 0. એટલે બે જણે નમવું જોઈએ એવી રીતે મહારાજે વાત કરી. અને ગુણગ્રહણની વાત તો શ્રીજી મહારાજ એકદમ જબરજસ્ત વાત કરી. મહારાજે કહ્યું, ભલે અમારી સેવા ના કરતો હોય, એ શ્રીજી મહારાજ અથવા પ્રમુખ સાહેબ મહારાજ યોગી અપા એમની સેવા પર્સનલ ના કરતો હોય, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો એ તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તમારે એક ઇંચ એક દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હો ત્યાં હરિભક્તના ગુણ કહો, અતિશય સેવા થઈ ગઈ. બીજી સેવામાં તો કરવાનું છે, તમે કરો છો, બધી વાત સાચી છે, પણ આ સેવા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે અને અદ્ભુત વાત કરી છે. હરિભક્તના ગુણ ગાય તો તેને અમારી અતિશય સેવા, સેવા નહીં અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો આ કેટલું બધું. અને બીજી બાજુ ભલે અમારી, ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, આપણે કૃપા થઈ એવું કહી શકીએ? તો અપાર કૃપા તો ક્યાંથી વાત. અને પણ મહારાજે કહ્યું કે ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, પણ જો હરિભક્તના અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. શું પૈસા હજમ? અનંત જન્મની કમાણી કર્યા, અનંત જન્મથી ભટકી ભટકી ભટકીને આવ્યા અને માણા સર્વે સાધનના યોગથી આપણે સત્સંગની પ્રાપ્તિ થઈ. સત્સંગની પ્રાપ્તિ થઈ એટલે શ્રીજી માનું રાજીપો લેવાનું હોય, એમને કોચવાના હોય, એમને એ અનાદર કરે, એ બધું કરે, એ ના કરવાનું હોય. તો મહારાજે કહ્યું, જો લાલા પાડાની જ વાત છે, એને અતિશય રાજી કર્યા હતા શ્રીજી મહારાજને. એટલે મહારાજે એનો કાંડું પકડીને કહ્યું કે લાલા, તને અંત સમય હું સાક્ષાત તેડવા આવીશ, સાક્ષાત તેડવાઈશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ. પણ ભૂત થયો એટલે એવું શું કર્યું હશે? આટલો બધો કોલ આપ્યો એટલે કેટલી સેવા કરી હશે, કેટલો રાજીપો લીધો હશે, પણ તો એ ફરી ગયું અને ભૂત થયો. કેવું કે એટલે મારે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, પણ હરિભક્તના અવગુણ કહેતો હોય તો એ ધામમાં ના જાય. એટલે આ સૂક્ષ્મ વાતો છે અને આ સૂત્રો છે, શ્રીજી મહારાજે આપેલા સૂત્રો છે, પ્રમુખ સાહેબ મહારાજે આપેલા સૂત્રો છે, યોગી આપે આપેલા સૂત્રો છે, ગુરુ પરંપરા બધા બધા વાતની વાત આ વાત કરે છે. એટલે આપણે સંપ હોય ત્યાં આ બધું નીકળી જાય. એક જ સંપ, સંપમાં યોગી આપા કહેતા કે એક બીજાની સેવા કરી લેવી, હળી મળીને એક બીજાની સેવા કરી લેવી. સેવા કરીએ પણ અમુક માટે એલર્જી હોય અને આમ કરે જો ભલે એની સેવા નથી કરવી. બધા સેવા ધર્મ એવું છે, બધાની સેવા કરવી પડે ગમે એવું હોય. અને એ જો ના કરે મારે જે કહેવું આ બધા કલમ લાગુ પડે. એટલે આપણે નિર્માની થઈ શ્રીજી મહારાજે નિર્માની પણ ગુણ કહે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સૌએ નિર્માની થવું. દેહમાં પ્રાણ રહે અને છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ લાસ્ટ બ્રેથ એક ત્યાં સુધી નિર્માની રહેવું. આવી વાત કરી શ્રીજી માના વાક્યો છે, શ્રીજી માના શબ્દો છે, એમના ઉપર કોઈ સત્તા નથી ફાઇનલ. અને એ આપણને કહે છે તો એમનો રાજીપો લેવાનો હોય કે એમને કોચવાવાના હોય. ત્યાં જે મહારાજે અમારા ગુરુ પરંપરા બધાનો એક જ મત પડે છે. એટલે આપણે આ સેવા કરી લઈ, મહિમા સમજવો એકબીજાનો. આ સત્સંગ છે ને એમાં કોઈ નેગેટિવિટી નથી, એક પાટો કોઈ નેગેટિવિટી નથી, બધું દિવ્ય અને મહિમા. અને સાચું છે આ મહિમા ગપ ગોરા નથી. મહારાજે કહ્યું કે આ સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અમે આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી, અને જોઈએ એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, મેરું જેવું લાગે. એટલે આપણે મહારાજે કહ્યું સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને આપણે આટલું મહારાજે વાત કરતા કોઈ મનુષ્ય નથી આપણે થાય કોઈ મનુષ્ય નથી. બધા મનુષ્ય જેવા તો દેખાય છે. મહારાજ તો ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ તો કેટલા પુણ્ય બધા સાધન કરે, બધા સાધનો અંતે આ સત્સંગનો સત્સંગની પ્રાપ્તિ થાય. એટલે આવા જેટલા ને સત્સંગ મળ્યો છે એટલે પુણ્યનો પાર નથી, પારાવાર પુણ્ય છે. પણ હવે આ બધું થવા જો હીરાનો વેપાર છે, હીરાનો વેપારમાં બરાબર માણસ ઘણો કમાય અને જાય તો એક સામટા જાય. મારી પાસે બોચાસણ એક હરિભક્તા એ સુરતના 63 કરોડ રૂપિયા હવે કમાયા હતા આ હીરાના વેપારમાં, શૂન્યમાંથી સર્જન 63 કરોડ રૂપિયા. પણ એક સટ્ટો રમ્યો 65 કરોડ જતા રહ્યા. હવે 2 કરોડ રૂપિયાના વ્યાજ ભરે છે ઉપરથી માથે દંડ. આવું થયું તો જો આપણે આટલી બધી કમાણી કરી, સેવા કરો, ભક્તિ કરો, પુણદાન કરો, વ્રત ઉપવાસ કરો, બધું કરો, પણ જો આ સટ્ટો રમે એટલે આ સટ્ટો એટલે અભાવ ગુણ અમહિમાની વાતો આ બધું કરીએ તો જાય ને ઉપરથી વ્યાજ ભરવું પડે. આવું થાય એટલે આ મહારાજ સીધે સીધી લાઈન છે એમાં કોઈ જો સવરવું પડે ને તો કામ થઈ જાય. પણ હવે જો અભાવગુણ તો આપણને આવે છે, અભાવગુણ આવ્યા જ કરે છે, પણ એને દોષ જાણે, દોષ ગણે. ઘણા તો હવે અભાવગુણ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ, એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે, ભગવાનનું ધારું કરે નહીં. ભગવાનને ના પાડી લે પછી જો તમે કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં? કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ ડોલર આપવાના હોય એ ગમે રીતે વર્તા હોય તો વર્તો કે નહીં? તો શ્રીજી મહારાજ કહે છે કે અભાવ ગુણ ના લેવા, બધું વર્તું જ પડે. એમનું રાજીપો એટલે $1 trillion ભગવાનનો રાજીપો, તો એના માટે બધું કરવું પડે. એટલે આપણે ડાયા થઈને આ બધું આજ્ઞા પાડીએ, જે મહારાજે કહ્યું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ આવો સત્સંગ કરીએ, એ જ પ્રાર્થના.
1: જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આ બધા અલૌકિક છે, એમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે આ ફલાણા ગામનો ફલાણો આ એ લૌકિક ભાવ દેખાય, તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, તરત ઇન્સ્ટન્ટ. શું કરવાથી? આ બધા અલૌકિક છે અને જ્યારે એમાં લૌકિક ભાવ દેખાય, અફલાણા ગામનો અફલાણે નાતનો જાતનો લૌકિક ભાવ દેખાય, તો મહારાજ કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, ઇન્સ્ટન્ટલી, વાર ન લાગે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. ઘણી વાર કહી છે, આ કુસ્તી ચાલે છે મહારાજ ને આપણી વચ્ચે. મહારાજ કે આ અલૌકિક છે અલૌકિક છે, આપણે ઉપરથી કહીએ અલૌકિક પણ અંદર તો લૌકિક. લલ્લુ છે, મફતીઓ છે, આવું છે, મનમાં ભાવ જુદો હોય. પણ શ્રીજી મહારાજ બહુ સિરિયસલી લે છે કે આ બધો આ કચરો શું કામ નાખો છો તમે? આ બધા દિવ્ય છે, આ કોઈ મનુષ્ય નથી, આ બધા એમાં કચરો શું કામ નાખો છો? જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવાના કે ઉદાસ કરવાના? તો એક આ જરાક વાતથી ઉદાસ થઈ જાય છે, તો ગમે એટલું બધું રાજી કર્યા હોય પણ આવું કરે એકદમ માર્ક્સ કપાઈ જાય, ધરકમ. 90 મળવાના હોય તો 25 આવીને ઊભા રહે, આવું થાય. એટલે આ શ્રીજી મહારાજ કા સત્સંગ દિવ્ય છે, એમાં મનુષ્ય ભાવ લાવો જ નહીં. આપણે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી વધુ આ કચરો ઉથા ના કરીએ, બધામાં દીવ ભાવ રહે. અને મહારાજને એ ગમે છે, બધામાં દીવ ભાવ રહે, કે એ જ બ્રહ્મ વિદ્યા. બધામાં દીવ ભાવ રહે એ જ બ્રહ્મ વિદ્યા. આપણે બોલા થોથા ઉથામીએ બધું કરીએ એ બ્રહ્મ વિદ્યા નહીં. હા, બધામાં દીવ ભાવ રહે થાય એટલે આપણે ભલે દીવભાવ ના હોય પણ મથેને દીવભાવ રાખવા પ્રયત્ન કરે તો ભગવાન રાજી થાય. મનમાં ધારીએ જ નહીં લલ્લુ ભરમાં વધ્યા, આવું જ મનમાં હોય અને જેની સાથે ના બને ને એ તો ખાસ લલ્લુ જ.

વળી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય. મહારાજ પોતાની વાત નથી કરતા, સંતો હરિભક્તો. વળી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય, અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય, ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય હોય, પણ સત્સંગમાં નભી ના શકે. કારણ, સંતો હરિભક્તોનું મહાત્મ જાણતો નથી યથાર્થ. આપણે જાણીએ છીએ, પણ સંતો હરિભક્તોનું મહાત્મ જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય, અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. આ અંદર અંદર બધું આ જો આમ નિશાન આમ થઈ જાય, ઘણી ગડબડ થઈ જાય હતી જરાક. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવા તલ જેટલી કસર રહી તેટલો એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. મહારાજનું મત આ છે, ગુણાતીત ગુરુનો મત આ છે. પણ તમે દીવ ભાવ રાખો, અરસપરસ પગેલા ચરણ સ્પર્શ કરો, એ મનમાં આ જ બધું ચાલતું હોવું જોઈએ. નેગેટિવ વાત જ નહીં. આ ફલાણો આવો, ફલાણો ઢીકણો આવે, એ સત્સંગમાં તમને સ્થિર ના રહેવા દે. સત્સંગમાં બધું ઘણી ગડબડ કરે. શ્રીહરિએ વડતાલમાં સંતોનો વિવેક, સંતોને વિવેક શીખવતા કહું. સંતોને હરિભક્તોને વાંધો નહીં, સંતોને આવ્યો તો બીજા બધાને આવી ગયું. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે. જેની મતી સંત હરિજનોમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે. એટલે આપણે બીજાને મફતિયા માનીએ, લલ્લુ માનીએ, તો ભગવાન તમારી બુદ્ધિ પણ એ જ કરી દે. જોવા લેવા દેવા વગર બધું કચરો થઈ જાય તો બુદ્ધિ. એટલે સામે હરિભક્તોને જેવા જોઈએ, જેવા જુઓ તમે, એવું તમારું મન થઈ જાય. ભગવાન કરી દે છે, ના થતી તક કરી દે. પછી જેની મતી સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. આપણે બીજાને જેવા સમજીએ એવું તમારું તમારી બુદ્ધિ થઈ જાય. કેવી સજા છે, ભયંકર સજા. એટલે આપણે બધાને દિવ્ય જોવા, ગુણવાન જોવા, ગુણથી ભરપૂર છે એ જોવા, બીજી બધી વાત નહીં. ભગવાન ગર્વગંજન છે. જેની મતી સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, જો સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે. પોતાની વાત મહારાજ નથી કરતા, સંતો હરિજનો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. આટલું જ. બીજો બધો સાધનો કરે, આ કરે, કાંઈ ન કરે. બ્રહ્માંડમાં જેટલા સાધન છે બધા કરે તો કાંઈ ના વરે. અને તમે હરિભક્તોને નિર્દોષ જાણો, નિર્દોષ.
या कोई साधन काम में ना आए। दोष ग्रहण करतो है तो तेनवा बद्दा दोष आईने वसे छे, बीजा में दोष ग्रहण करतो है होय ना होय वो नहीं, पण तमे ने दोष मानी ने ग्रहण करो। कोई होय बदा जो योगी आपा अटला दराता, अने मैं जाते जोयलू बोला एक युवक छे बीजा ना खिस्सा में थी नाखी ने 7 रुपया काढ़ा, नजरे जोई पछी पकड़े गयो, जाहिर थी गयो, पछी बधा फरी वर्या अने एने मारवाने बधा करता था। पछी बधा हरिभक्तो के योगी पास लई जाओ, योगी पास लई जाओ, तो हक्का खाचर के त्या तो छूटी जैसे, मोटा साई पास लई जाओ। ना ना बता के बापा पास लई जाओ, बापा पास लाया, बापा के एनी आँखों जो चोर नहीं थी, चोर नहीं आ तमे अमथा टीपी नाखशो। पछी ओलो पोते बोल्यो के साई मैं चोरी करी छे, साई केम ना करता छोड़ी दो, छूटी गयो। स्वाई कहे मुक्त छे आ छे, स्वाई ने भावना जो आपने जे करी चोर हतो एने कबूल कर, पण तोय स्वामी छोड़ी दे, चोर नहीं माँ मुक्त ए बधी बात करी। अने पछी वर्षो पछी हूँ अटलाद्रामां ज वात करतो हतो अने आज वात काढी थी, ओला हरिभक्त ऊभा थया के साई मारो प्रसंग छे। આવું મેં કરેલું બધું, પછી તો એકાંતિક થઈ ગયા બી વાત જુદી, પણ જે યોગી આપાએ કેવા બચાવી લીધા, અને યોગી આપાએ સંમતિ આપી હોત તો એક એક ટપલી બધા શું દશા થાય। તો જે યોગી મહારાજ આપ કહે છે આપણને, પણ આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ, ધૂણી નાખો। પછી કવિ કેવું છે આ યોગ્યાવન મતે તો કોક જ ચાલે, બાકી બધું જ ચાલતું જ એમ ચાલે। જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે, એટલે આપણે પોતાની દાઢી ઓલી લઈ બીજાને જે કરવું હોય કરે। હવે શ્રીજી મહારાજ જાતે કહે છે, પોતે જ કહે છે, સ્વયં કહે છે, તો એની આજ્ઞા ના પાડવી, અને બીજા બધા જે જેના જેનું આવું મત હોય એમાં ભરી જવું આપણે અહીંયા ગોથા ખાઈ જઈએ છીએ। આપણે બીજા બધાના મતે ચાલીએ, મહારાજનું મત છે એ ઉડાડી દઈએ, સાંભળતા જ નથી, મનમાં ધારતા જ નથી, તે આવું ચાલ્યા કરે। શ્રીહરિ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે, જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। એ ગર્વગંજન એટલે આ રીતે ભગવાન દોષ ગ્રહણ કંઈ ગમતું જ નથી। જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તે નિર્દોષ કરી મૂકે છે, આ ઘૂંટવાનું છે, આ
allein gut dran ist. Jo te santo bhakta nirdosh buddhi rakhe, to bhagwan tene nirdosh kari mukhe. Dos gran karto hoy, to tena ma badha dos aine vase. Aju baju pharta hoy, dos he aai jai. Bochasan ma, ek sant badane, or barakro ne, chocolate aapta da. તો દૂર ફરતા હતા ને એ દોડ્યા એટલે આવી રીતે દોષો દૂર ફરતા એ દોડ્યા દોષ ગ્રહણ કરતો તેનામાં બધા દોષ આવીને વસે હવે આ સાચું છે તો શું કરી દે છે આપણે ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી વગર અગ્નિએ તન બળે છે મહારાજના શબ્દો છે અંતરની વ્યથા કહેવાય નહીં ને સહેવાય નહીં એવી થાય છે પણ એ દંભી ક્યાં સુધી છુપાવી રાખે અંતરે અમે બધું જ જાણે છે એટલે આ સત્સંગમાં બધું સવરું લેવું સવરું ગ્રહણ કરવું એ મારા સ્વામી અને બધા ગુરુઓનો ગુણાતીત ગુરુનું બધાનું એ જ મત છે આવી રીતે આપણે વર્તું સહજાનંદ સ્વામી મહારાજ

કોઈ અગણિત ભાઈ ભાઈના અંતરનું કહી દે તેને કંઈ તે ભગવાન થઈ શકતો નથી. મનુષ્ય ઋષિ પંચભૂત સ્થાવર જંગમ સૃષ્ટિથી પર સૂર્ય ચંદ્ર તારા અગણિત છે, તેનાથી પર દેવતા અને બ્રહ્મા છે, બ્રહ્માથી પર વૈરાટ છે, એવા અનંત કોટી વૈરાટના કારણ અનંત પ્રધાન પુરુષ છે, તેના પણ કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષની કારણ અક્ષર છે. જો આપણે ઠેઠ કેટલી ઊંચાઈ આવી ગયા, બધાના કારણ અક્ષર બ્રહ્મ છે, એવા મળ્યા, એની સાથે પ્રીત થઈ, જોડાણ થયું અને રસુભસ થયા, તે કેટલી હોય. આપણે જો અમે મુંબઈથી નીકળ્યા, સુરતથી અરે અમદાવાદથી અહીંયા આવવા માટે નીકળ્યા, તો બધા કેટલાય નીચે તો બધી કેટલી બધી મોટા મોટા શહેરો, મોટા મોટા બધા ઉપરથી આવી ગયા. તો જે આપણે એવું થયું, આપણે અક્ષરની ઓળખાણ થઈ, અક્ષરની વાત જેને ફાવી ગઈ, એ બધા બાયપાસ કરીને જે આપણે પ્લેનમાં જઈએ તો પ્લેનમાં તમારે મુંબઈમાં શૌચાલય છે, બીજા દેશમાં શૌચાલય, કંઈ જવાની જરૂર નહીં, તો એકદમ ઉપરથી ચલે અને સીધા અક્ષર પાસે આવી ગયા. તેનાથી પર દેવતાને, તેના પણ કારણ પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર છે, અક્ષરથી પર પુરુષોત્તમ છે, પુરુષોત્તમની પર કોઈ નથી. હવે ઠેઠ ભગવાનને ચરણે વાસ થઈ ગયો, હવે મારા શ્રીજી માંથી પર કોઈ નથી, પુરુષોત્તમ પર કોઈ નથી, સર્વ અક્ષરથી પર પુરુષોત્તમ છે, પુરુષોત્તમથી પર કોઈ નથી. અજ્ઞાની જે ચાહે તેમ કે, અને બીજા તો હવે હાથી જતો હોય તો કીડી મકોડી કંઈ એના નજરમાં આવે નહીં, એમ જે આવી રીતે દ્રષ્ટિ પામે તો એને આ લોકોનું કોઈ કાંઈ નજર માન અપમાન કંઈ નડતું નથી. અજ્ઞાની જન ચાહે તેમ કે, પુરુષોત્તમથી નીચે ને સૌ કોઈ પુરુષોત્તમના દાસ છે ને તેનું ભજન કરે છે. પુરુષોત્તમનું દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી છે. પુરુષોત્તમનું દાસ પણ ઈચ્છે તે હવે ઘરમાં તો બાયડી છોકરાના ગુલામ છીએ, પણ પુરુષોત્તમ ભગવાન એનું દાસ પણ ઈચ્છું એનાથી કોઈ મોટી વાત નથી. પુરુષોત્તમ દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી, તેને સામર્થ્ય મળે છે, પણ એને તો ભગવાનના દાસપણામાં મજા પડે, એ બીજું કંઈ ઈચ્છે જ નહીં. આડાવરી જાય નહીં, ફાંફા મારે નહીં, સીધા ભગવાનથી પર કોઈ નથી, એટલે એમાં જોડાણ થયું છે. પુરુષોત્તમનું દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી છે, તેને સામર્થ્ય મળે છે તો પણ તે પુરુષોત્તમના દાસ થઈને વર્તે, બધી સામર્થ્યની ઘણી બધી હોય, પણ એમને તો પુરુષોત્તમના દાસ થવામાં જ મજા પડે, એમાં જ એમ પુરુષોત્તમ છોડે નહીં, એમને વર્ગી રહે અને બીજા બધા ફીફા કરે અને તેનું ભજન કરે છે. સત્સંગીની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે, સત્સંગીની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે તે અત્યંત સામર્થ્ય પામે છે તો પણ તે હરિના દાસ થઈને વર્તે. મૂળ મુદ્દો આ છે કે ભગવાનના દાસ થઈને
અને આપણે તો ભગવાનના દાસના દાસના દાસના દાસ થઈને વર્તીએ છીએ. તો બધું ભગવાનથી છૂટા આપણે પડીએ નહીં, જે આ સમજવું પડે. આ જેવી તેવી વાત નથી, આ સમજીએ જેમ જેમ આ વાત સમજાય એમ એમ એનો આનંદ વધતો જાય. આપણે આ લોકમાં બધું એવું કે મારે આના ગુલામ થવું, મારે આને નોકર થવું, એ બધું એ બધી લૌકિક સમજણ છે. સામે ભગવાનના દાસ થવું, ભગવાનના દાસના દાસના દાસ થવું, એમાં એને આનંદ આવે. એ વાત સમજાય ત્યારે મજા આવે. અત્યારે તો સમજાતી નથી આ વાત, પણ આપણે કહીએ છીએ, બોલીએ છીએ બધું, પણ જરાક એક એક એંગલમાં જરાક ફરાર પડે તો આપણે કંઈ ના કંઈ જતા રહીએ. અને જે સમજીને કરે છે એ તો ભગવાન છોડે જ નહીં, એ ભગવાનના દાસ થવામાં જ માલ મજા પડે. અને આપણે સત્સંગની આ જ સત્સંગમાં આ જ કરણ અંતિમ ધ્યેય. શ્રીજી મહારાજ અતિ નિર્વાસિત થઈને ભગવાનમાં જોડાવું અને પછી કંઈ પ્રશ્ન રહે નહીં. તે સત્સંગની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે, અતિ નિર્બાધ, એ કોઈ રીતે એને બંધન કોઈ ક્યાંય ના થાય, એટલે અતિ નિર્બાધ સમજણ જેને આવે છે તે અત્યંત સામર્થ્ય પામે છે, તો પણ તે હરિના દાસ થઈને વર્તે છે. એટલે આપણું આ સત્સંગનું ધ્યેય આ છે, અતિ નિર્વાસનિક થઈને બીજે બધેથી વૃત્તિ તોડી કરીને એમાં શું માલ છે. ભગવાન અબજ રૂપિયા આગળ પાઈ પૈસાની શું ગણતી. એટલે શ્રીજી મહારાજ આપણને ખરેખર મળ્યા છે તો તે અત્યંત સામર્થ્ય પામે તો પણ તે હરિના દાસ થઈને વર્તે છે. એટલે દાસ પણ સહેલું નથી, એ અને સમજાય તો કામથી જવું છે, પણ સમજાય આપણે પ્રયત્ન કરીએ છીએ, લે ભાગવું પ્રયત્ન કરીએ. ઘડીકમાં અતિ કેફ ચડી જાય તો આપણે આ રીતે વર્તી, પણ ઘડીકમાં પછી દેહભાવ આવે તો બધું મૂકી દઈએ અને દેહમાં રાચીએ ને કજ્જોને કંકાસ ઉપર ચડી જઈએ. પણ આવી અતિ સામર્થ્ય તે અત્યંત સામર્થ્ય પાંચ તો પણ તે હરિના દાસ થઈને વર્તે. એટલે આપણે દાસ થઈને એ સમજવું, સમજ એમાં ટાઈમ કાઢો કેટલો માલ છે એમાં, એટલે કાઢી ના નાખવું દાસ થઈને. આપણે દાસ થયા છીએ એવી રીતે કાઢી નાખવાની નથી, એને સમજવાની વાત છે. અને સમજાય તો માલમ માલ થઈ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી છે. એક દિવસ મને પણ જીવા ઇન્દ્રિયો છેતર્યા ને એક દિવસ નેત્ર છેતર્યા, તે રોગને જોવાઈ ગયું તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. મોટા હોય એને કડકનાથ રોગ જેવું છે એવું ન કહેવું, પણ બીજાને હિંમત આપવા માટે એ થોડા ડાઉન થાય અને કે મને
જીવા ઇન્દ્રિયો છેતર્યા, રૂપ જોવાઈ ગયું અને તેમજ સર્વે ઇન્દ્રિયોનું કેવું, એટલે મોટા બીજાને હિંમત આપવા માટે આ બધું કહેવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત

કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. હવે ભજન ભક્તિ જ્ઞાન વૈરાગ એમાં છપટ માવું, આડું અવળું તરી જવું નહીં. એ ત્યાં આપણે સંતા કુકડી રમવી નહીં, સીધા મેદાનમાં આવી જવું અને કથા વાર્તા એમાં માલ છે એ કરવું. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે. અને મોટા જીવ મોટા આગળ જો જીવ સરળપણે વર્તે, દાસના દાસ થઈને અને કડકાઈ રાખે નહીં, મોટાઈ રાખે નહીં અને સરળપણે વર્તે, મોટા આગળ જો સરળપણે વર્તે તો તેની ખબર રાખે, તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે. અને સરળપણે વર્તું, કપટ ના રાખવું અને મોટા આગળ બીજા આગળ જેમ હોય તેમ ચાલતું હોય, પણ મોટા આગળ કપટ ના રાખવું અને જેમ છે એમ રહેવું. અને મોટા આગળ જો સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે, એમાં કાંઈ કહેવું પડે નહીં. જગતમાં પણ રીત છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, સહેજ જ જેનું થઈ રહે એની ફિકર સહેજ જ મોટા રાખે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે અડધો અર્થ કથા વાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. અડધો અર્ધ એટલે 24 કલાકમાં 12 કલાક કથા વાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. પછી મોક્ષની વાત તો જુદી, પણ આ સારું રહેશે, સરભર થઈ રહેશે. અડધો કેવી રીતે કરવું, ક્રિયા કરવી પડે, નાવું ધોવું પડે, બધું કરવું પડે, તો અડધો અર્થ કથા વાર્તાનો જોગ કેવી રીતે રાખવું. એટલે સ્વામી કહ્યું કે એમાંય પણ સ્મૃતિ સહિત બધું કરવું, અને સ્મૃતિ જે ફરતું ફરતું કરવું, સ્મૃતિ કરવી અને ભજન વચ્ચે વચ્ચે ટાઈમ મળે એમાં ભજન કરી લેવું, એ રીતે ફરતું ફરતું બધું કરવું. અડધો અર્થ કથા અર્થ જોગ રાખશે તેનું સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા તે કાંઈ ખોટે તેમ તો છે જ નહીં. હા, તો કેટલું કારખાનું વધી ગયું છે, પાર આવે નહીં. બધું નડે જ ખરું, નડે ને એના, પણ પછી બહુ અંતરદૃષ્ટિ કરે, બહુ પોતા ઉપર લે બધી વાત તો સારું રહે, નહીં તો વધુ કારખું. સ્વામીના વખતની વાત છે, સ્વામી કહ્યું શું કારખાનું હતું તે, તો અત્યારે તો એની સરખામણીમાં જોઈએ કેટલું કારખાનું બધી. એટલે ટૂંકમાં અંતરદૃષ્ટિ કરીને આપણે સ્મૃતિ રાખવી અને એમ સ્મૃતિ કરતાં કરતાં ભજન કરવું. આમ તો નકામા જો સ્વામી કહ્યું કે ક્રિયા કરતા હતા ભજન કરવું, એવું નથી કહ્યું. ભજન કરતા હતા ક્રિયા કરવી, ભજન કર, એટલે મુખ્ય તો ભજન જ છે. 24 કલાકમાં ભજન જ કરવાનું છે, પણ એટલે ક્રિયા આપણે ભજન કરતા હતા ક્રિયા કરી, એટલે બીજું બધું કામ તો સહેજે થઈ રહેશે, એમાં કંઈ કહેવું નહીં પડે, એમાં મન પરોવી પડે પડે એમ નથી, પણ

0: આ કથાવાર્તામાં મન પડવું પડે એવું છે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે. મંદાળ આવે તે બધા કાયર થઈ જાય, તેને કંઈ દુઃખ તો મટે નહીં. મંદાળા તમે કાયર થઈ જાય તે કંઈ દુઃખ તો મટે, દુઃખ તો ચાલુ જ રહે. તમે મંદાળ હોય કે ના હોય, દુઃખ તો ચાલુ જ રહે. એટલે સ્વામી કહે એમાં કાયર ના થવું, હિંમત રાખવી, બળ રાખવું. મંદાળ તમે જે કાયર થઈ જાય તેને કંઈ દુઃખ તો મટે નહીં, ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. હવે મંદાળ તો આવે જ, વહેલું મોડું નાનું મોટું મંદાળ તો આવે, પણ તેમાં કાયર ના થવું. કેટલી મોટી પ્રાપ્તિ, શ્રીજી મહારાજ રાજી થાય છે. કાયરનાથ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન પરથી પર એના પર કોઈ નથી, એ રાજી થાય છે. કેટલી મોટી વાત છે. સહજમાં આપણે મંદાળ આવે, હિંમત રાખીએ, ભગવાન રાજી થાય. કેટલી મોટી વાત છે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે. સત્સંગમાં બરોબરી આપવાનું સમજવું નહીં, સત્સંગ બરોબરી આપવાનું સમજવું નહીં. તુમ ગુરુ હમ ચેલા, ઝાડ વિના કા છાયા વિના કા ઝાડ બતાવે, તુમ ગુરુ હમ ચેલા, એ બધું બરોબરી આપવાનું ના રાખવું. દાસના દાસ થઈને રહેવું. આ સત્સંગમાં જે નમતો રહે એ જ ખાટી જાય, નમતો ના હોય એટલે નમાવું નહીં. આપણે નમાવીએ છીએ બીજાને, જીભે કહીને, હાથે કહીને, બીજી બધી વાતે આપણે નમાવી, પ્રવચને કંઈ પણ નમાવીએ છીએ. પ્રવચન એવું જોતા બીજા ઉપર નાખે અને એને એના માથું ઉપર ઊંચકવા ના દે, એ બધું પ્રવચન એ કહીને બધું થાય. પણ પ્રવચનમાં એમ દાસપણું આવે એ રીતે પ્રવચન કરવું, કે આપણા પોતા ઉપર લેવું, પોતા ઉપર મારે જ કરવાનું છે, મારે જ કરવાનું છે, એવી રીતે પ્રવચન કરવું તો સારું પડે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે. કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે તે પડવા દે નહીં. તેમ સત્પુરુષને સત્શાસ્ત્ર બહુ સાફ સાંભળ્યા હોય તો વિષય માર્ગથી રક્ષા કરે. જો સત્પુરુષની વાત કરી છે, કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે તે પડવા ના દે, રોકી રાખે. કોઈ બહુ કેફમાં બહુ અમથોમ તો કહેતો હોય, કૂવા પડવા જવું તોય હજારો માણસ ફરી વળે પડવા ના દે, અમથોમ તો કહેતો. અને સાચી સાચું કહેતો હોય તો ખરેખર બધા રોકીએ. ત્યાં શત્રુ હોય તો પણ તમે રોકો એને, એને પડવા ના દે. લોક લાજે પણ પડવા ના દે, ગમે એમ પ્રકારે કોઈ પ્રકારે પણ પડવા ના દે. તેમ સત્પુરુષના શબ્દ બહુ સાંભળ્યા હોય, સત્પુરુષને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય, થોડા નહીં બહુ સાંભળ્યા હોય, એ રીતે તો સુખ થાય, તો વિષય માર્ગથી રક્ષા કરે. આપણે તો આ કૂવામાં પડ્યા જેવા છે, વિષયમાં પડ્યા એને કૂવામાં પડ્યા, એટલે એ સત્પુરુષનું કામ છે એ આપણે વિષયમાં પડવા ના દે. એમ છે એ બધું ચક્રાવો ઊભો થાય, જન્મનો ચક્રાવો ઊભો થાય, એટલે કેટલી મોટી રક્ષા કરી દે. કૂવામાં પડવા જતો હોય એના જેવી રક્ષા થાય. અને ગમે એવું અવરું માણસ હોય તેને પણ વશ કરીએ. ગમે અવરું માણસ હોય, ઊંધો ચાલતો હોય, તમે કયામત ના રહે, તમે કહો એનાથી ઊંધું જ કરે એવો માણસ હોય પણ તેને વશ કરીએ. આ કેવી મોટી વાત છે. તો સ્વામી કહે છે, ગમે અવરું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડવું જોઈએ. આવડવું જોઈએ તો વશ થાય, નહીં તો સામે તમે જે બે વહેણ કહે અને તમે ચાર વહેણ કહો એ વશ ના થાય. એ બધું ગમે એવું બધું તમે બળિયા હોય બધી રીતે તો વશ ના થાય. કદાચ દેહ કહીને દબાઈ જાય પણ અંતરમાં તો એને ખુમારી રહે, એ વશ તો થાય જ. પણ સ્વામીએ કેવું વશ કરવાની વાત કરી, તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એનું સારે વશ કરીએ, એ તો કઠણ નથી. જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. પ્રભુસાહેબ મહારાજે આવું જ કર્યું છે. અમને જીવન ચરિત્ર વાંચીએ સાંભળીએ, નમતું જોખી છે. કોઈ આગળ બધું રાખ્યું નથી અને બધા નમતા રહ્યા છે અને નમીને વશ કર્યા છે અને પૂછીને વશ કર્યા છે. એને સારે વશ કરે એટલે આપણે પણ આવી રીતે રહેવું. સદાન સ્વામી મહારાજની જય.
1: પ્રવચનનો વિષય હમણાં જાહેર કરવામાં આવ્યો. 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે, આ વિષયને આપણે 3 તબક્કાની અંદર જોઈશું. શરૂઆત પાછળથી કરીએ કે નિયમન શા માટે. વ્યક્તિના જીવનની અંદર નિયમન, સંયમ, એની શું આવશ્યકતા છે? પોતાને મન ફાવે તેવી રીતે વર્તવાની અંદર વાંધો શું છે? પોતાને જે ગમતું હોય એ જોવું, જે ગમતું હોય એ ખાવું, જે ગમતું હોય એવી પ્રકારનું પહેરવું, જ્યાં ફરવા જવું હોય ત્યાં આગળ જવું, આવું ન કરતા એની ઉપર શા માટે આવી સંયમની લગામ એ મૂકવામાં આવે છે? આપણા બધાના મનની અંદર આવો પ્રશ્ન જાગે કે શા માટે આ સત્સંગની અંદર અમે આવીએ છીએ તો અમને સંયમ નિયમની વાત કરવામાં આવે છે? એના વગર ઘણા બધા લોકો જીવતા હોય છે, એ લોકોનું પણ જીવન પસાર થાય છે, છતાં પણ આવું નિયમન અમારી ઉપર શા માટે મૂકવામાં આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો એ સ્વાભાવિક છે કે આપણા મનની અંદર જાગતા હશે. કારણ કે આપણે સત્સંગની અંદર આવીએ એટલે ઘણું બધું નિયંત્રણ, નિયમન, એની વાતો આપણને સંતો કરતા હોય કે તમારે બહારનું ખાવું પીવું નહીં, તમારે એવા અશ્લીલ મેગેઝિનો વાંચવા નહીં, તમારે એવા ખોટા મિત્રોની સોબત રાખવી નહીં, તમારે કોઈ વ્યસન દૂષણ કરવા નહીં. આવું ઘણું બધું આપણને અહીંયા સંતો કહેતા હોય અને કંઈ છૂટી જાય તો બહુ વાંધો ના આવે, પણ પાછળ પડી જાય ઘણી વાર. તો એવો પણ અનુભવ થાય કે ભાઈ તે કેમ આ નિયમ ન લીધો, શું તકલીફ છે, કેમ પૂજા નથી કરતા. તો આવું નિયમન આપણી ઉપર કેમ લાદવામાં આવે છે? તો એનો જવાબ આવો આપણે કહી શકીએ. જીવનની અંદર આપણે જોઈએ છે તો નિયમન વગર કોઈ દિવસ માણસના જીવનની અંદર જોજો તમે સલામતી આવતી નથી. જ્યારે આપણે કંઈક નિયંત્રણ રાખીએ છીએ ને ત્યારે આપણા જીવનમાં સલામતીનો આપણને અનુભવ થાય છે. આપણે આપણું વાહન લઈ અને રસ્તા ઉપરથી જતા હોઈએ તો કોઈ પણ વાહન ચાલક અત્યાર સુધીમાં એવો નહીં હોય જેને રેડ સિગ્નલ આવે ગમતું હોય. પૂરપાટ ગાડી ચલાવતો હોય, મોટર બાઇક ચલાવતો હોય, સાયકલ હોય તો સાયકલ ચલાવનારાને પણ એવું નથી થતું કે હું જતો હું તો રેડ સિગ્નલ આવે, કોઈને એ ગમતું નથી. ચલો હવે આપણી ઈચ્છા એવી છે કે રોડ રેડ સિગ્નલ હોવું જ ના જોઈએ, લાલ લાઇટ આવી જ ના જોઈએ, આપણે ગાડી મારી મૂકીને જ્યાં પહોંચવાનું છે ત્યાં જઈને ઊભી જ રહેવી જોઈએ, વચ્ચે આપણી ઉપર કોઈ આવું નિયંત્રણ જોઈએ જ નહીં. અને આવી વ્યવસ્થા કરવામાં આવે કે રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય, જ્યાં જાઓ ત્યાં તમે, તો તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે વહેલા પહોંચશો કે મોડા પહોંચશો. બધા જ રસ્તા ઉપર તમે જ્યાં જાઓ ત્યાં રેડ સિગ્નલ હોય નહીં, ગ્રીન સિગ્નલ જ હશે. તો ઉલટાનો ટ્રાફિક વધારે થાય, ઉલટાના માણસો વધારે અટવાય. ઓફિસેથી છૂટેલા માણસને એમ થાય કે હું જલ્દી ઘેર પહોંચું, વચ્ચે લાલ લાઇટ આવી જ ના જોઈએ. અને બધા જ ક્રોસિંગ ઉપર ચાર રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય તો એ માણસ વહેલો પહોંચશે ઘેર કે મોડો પહોંચશે? એ મોડો જ પહોંચવાનો છે. મોડો પહોંચે તો બરાબર છે, ઘણી વાર નહીં પહોંચે કારણ કે કોઈ ઉલાડી નાખે વચ્ચે જ. પૂરપાટ ગાડી લઈને આવતો હોય તો ઘરની જગ્યાએ સીધો કૈલાસબાગમાં પહોંચી જાય. તો આ પ્રકારે એટલે કે સ્મશાન ભૂમિના નામ આવા આપવામાં આવતા હોય છે તો લોટિયા ભાગોળે પહોંચી જાય. આપણે અહીંયા આણંદમાં બેઠા છે તે વાત કરીએ તો જો નિયંત્રણ આપણને ગમતું નથી, લાલ લાઇટ આવે આપણી ગાડી રોકવી પડે, બ્રેક મારવી પડે એવું આપણને ગમતું નથી, છતાં પણ આપણા માટે જરૂરનું છે કે નહીં, તો આપણને સીધું જ સમજાય છે કે ભાઈ વાહન વ્યવહારને સારી રીતે સરખો રાખવા માટે, સલામત રાખવા માટે આવા નિયંત્રણની જરૂર છે. તો બસ એ જ રીતે આપણા જીવન માર્ગને પણ વ્યવસ્થિત રાખવા માટે આપણું વાહન કહેતા કે આપણું જીવન આ માર્ગ ઉપર સહેલાઈથી સારી રીતે પસાર થઈ જાય એના માટે પણ જીવનની અંદર કંઈક નિયંત્રણની જરૂર છે. જીવનમાં બીજું નિયંત્રણની જરૂરિયાત શા માટે છે? ઉર્ધ્વ ગતિ કરવા માટે. દરેક માણસને પોતાના જીવનમાં પ્રગતિ કરવી છે, દરેકને પોતાના જીવનમાં ઊંચે આવવું છે, નામના મેળવવી છે, કીર્તિ કમાવવી છે. કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીમાં સર્વે કર્યો, વિદ્યાર્થીઓને અંતરની અંદર સૌથી પ્રબળ ઈચ્છા રહેતી હોય એ કઈ છે? તો 80% વિદ્યાર્થીઓ આ જણાવ્યું કે અમારે સૌને જીવનની અંદર લોકપ્રિય થવું છે, ઊંચે આવવું છે, ઉર્ધ્વ ગતિ કરવી છે. તો ઉર્ધ્વ ગતિ માટે પણ તમે જોજો, તમારા જીવનની અંદર એ નિયંત્રણ વગર નહીં ચાલે. આપણે બધા જોઈએ છે કે પૃથ્વી ઉપર માણસ જે વાહનો ફરતા હોય છે એ વાહનો કરતા ઉપર અધર આકાશમાં જે વાહનો ઉડે છે એની અંદર વધારે નિયમનની જરૂર હોય છે. અહીંયા રસ્તા ઉપર ખટારા ચાલતા હોય છે તો એમાં બ્રેક હોય છે, પણ વાહનો જે ચાલે છે ને એમાં બ્રેકમાં વિશેષતા શું હોય છે ખબર છે? કે જેટલી સ્પીડે વાહન જતું હોય બ્રેક માર્યા પછી એટલા ફૂટ એ વાહન આગળ ઘસડાય. રસ્તા ઉપર તમે ઘણી વાર પેલા ચીલા પડી ગયેલા જોયા હશે ટાયરના, તો હવે એવી બ્રેક પ્લેનમાં રાખવામાં આવે તે રનવે ઉપર ઉતરે એ તો કલાકના 700-800 કિલોમીટરની ગતિએ ઉતરતું હોય છે. હવે બ્રેક માર્યા પછી એટલા ફૂટ આગળ વધે તો સાંતાક્રુઝ એરપોર્ટની બહાર રોડ ઉપર આઈને પાર્ક થાય. હવે ત્યાં આગળ આઈને પાર્ક થાય તો ત્યાં પેલા સળગીને ભસ્મ થઈ જાય, અથડાઈ કૂટાઈને માણસો બધા મરી જાય. તો ખટારા જેવી બ્રેક કઈ ત્યાં પ્લેનની અંદર ચાલે નહીં, ત્યાં આગળ નિયમન વધારે સોલિડ જોઈએ છે, કારણ કે ઉર્ધ્વ ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર બધી રિક્ષાઓ ફરતી હોય છે, આપણે જોઈએ છીએ કે 5-3 જણની કેપેસિટી હોય રિક્ષામાં, પણ 30 જણ અંદર બેઠા હોય ઘણી વાર. અમે બધા અહીંયા વિદ્યાનગર છાત્રાલયથી યુવકમાં સ્વામી બાબા સારંગપુર હતા ત્યારે લાભ લેવા ગયેલા, પછી બોટાદમાં એક મિત્ર રહેતા હતા એના ત્યાં બધા યુવકોનું જમવાનું હતું. બોટાદથી સારંગપુર 11 કિલોમીટર રસ્તો થાય ત્યાં એ વખત ત્યાં આગળ છકડાઓનું ચલણ ઘણી વાર જોયા હશે, અહીંયા પણ છગડા ફરતા હોય છે. તે છગડાની અંદર મેં 36 જણા આવેલા બેસીને. હવે છગડો એટલે રિક્ષા સમજવાની, ખાલી ઉપર પેલું હુડ ના હોય, પણ એની અંદર અમે 36 જણ બેઠેલા હતા. કઈ વાંધો આવ્યો નહીં, પણ પ્લેનની અંદર એવું ચાલે કે એક જણની ટિકિટ છે ને બે જણ અમે હાકડ માકડ બેસી જઈશું, જવા દો ને પેલો ચડવા દે ત્યાં આગળ. ત્યાં આગળ તો દરેક વ્યક્તિએ 30 કિલો વજન લઈ જવાની પરમિશન હોય તો 30.1 કિલો વજન પણ તમને ના લઈ જવા દે. 1 ગ્રામ વજન વધારે હોય તો ઉતારે કે ભાઈ એટલું વજન તમે ઓછું કરો. ત્યારે આપણે દલીલ કરીએ કે અમે તો છગડાની અંદર ઘણા બધા ગયા હતા 36 જણ ભરાઈને, તો એ કઈ વાંધો આવ્યો નતો, પંચર પડ્યું નતું, વ્યવસ્થિત પહોંચી ગયા હતા, તમે શું કરવા ના પાડો છો એવી દલીલ કે ત્યાં આગળ ચાલે નહીં. કારણ કે પ્લેનને ઊંચે ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર આંટા મારવા એના માટે કે બહુ નિયમનની જરૂર નથી, આવા નિયંત્રણ કઈ ત્યાં ના હોય, પણ જયારે આપણે ઉર્ધ્વ ગતિ કરવી છે ત્યારે તો આવી પ્રકારના એ નિયમન આવે છે. તો એ નિયમન એ સારા માટે હોય છે ને, આપણને બધું સમજાય છે એમાં. તો એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં જો ઉર્ધ્વ ગતિ કરવી હશે, ધૂળની અંદર આખું જીવન રગડતા રખડતા પસાર કરવું હોય તો બરાબર છે કે તમે કોઈ નિયંત્રણમાં ન રહો તો ચાલશે, પરંતુ જો તમારા જીવનમાં ખરેખર તમારે કંઈક પામવું હોય, ખરેખર તમારા જીવનને તમારે ઉન્નત અને ભવ્ય કરવું હોય, તો પછી તમારા જીવનની નિયંત્રણની જરૂર છે. તમારે ગરુડની ઉડાન ભરવી હશે તો નિયંત્રણ જોઈશે, પણ ચકલીની જેમ રેતીની અંદર થોડી કામ તેમ પાખો ફફડાવી હશે તો વાંધો નહીં, તમે કોઈ નિયમ નહીં પાડો તો ચાલશે. તો આપણા બધાની ઈચ્છા એવી છે કે અનંત આકાશને આપણે બાદ ભીડીએ. કહેતા કે જીવનની અંદર કંઈક એવું કરી બતાવીએ કે જેથી લોકોનું ધ્યાન આપણી બાજુ ખેંચાય, પરંતુ એના માટે આ નિયંત્રણની જરૂર છે. નિયમન વગર ઉર્ધ્વગતિ શક્ય જ નથી. અમેરિકાનો એક બહુ મોટો તત્વચિંતક થોરો થઈ ગયો, એ હેનરી ડેવિડ થોરો, એ વાત લખી છે કે જે વૃક્ષને આકાશની ઊંચાઈ પામવી હશે એણે પોતાના મૂળિયા જમીન સુધી પહોંચાડવા પડશે, પાતાળ સુધી પહોંચાડવા પડશે. વૃક્ષને જેટલું ઊંચે જવું હોય એટલું મૂળિયાનું બંધન વધારે સજ્જડ બનાવવું પડે. જો મૂળિયાનું બંધન મજબૂત ન હોય તે વૃક્ષ ઊંચે જઈ શકતું નથી, પવનના ઝપાટામાં એ પડી જતું હોય છે. એમ આપણે પણ આપણા જીવનની ઇમારતને આકાશ સુધી પહોંચાડવી હશે. કહેતા કે આપણું જીવન જો આપણે સારું બનાવવું હશે તેના માટે નિયમનની જરૂર છે. ત્રીજું કે આપણા જીવનની અંદર આપણી બધાની ઈચ્છા એવી હોય છે કે આપણે ખૂબ ઝડપથી પ્રગતિ કરીએ. અત્યારે ફાસ્ટ ટ્રેક યુગ છે, જેટ યુગની અંદર આપણે જીવીએ છીએ, તો કોઈને ધીમી ગતિ પસંદ નથી, ધીમી ગતિનો સમાચાર કોઈ સાંભળતો નથી. બધાને ઝડપી અત્યારે પ્રગતિ કરવી છે, તો ઝડપી પ્રગતિ માટે પણ નિયમનની જરૂર છે. એ વગર ઝડપી પ્રગતિ પણ શક્ય નથી. ગાડાની અંદર હજી સુધી તમે કોઈએ બ્રેક જોઈ છે ટાયર ઉપર લગાડવામાં આવ્યો એવી? જોઈએ તો આંગળી ઊંચી કરો. જો ગાડાની અંદર બ્રેકની જરૂર પડતી નથી, ગાડાને નિયંત્રણમાં રાખવા માટે એવા નિયમનની જરૂર પડતી નથી, કારણ કે એની સ્પીડ જ ઓછી છે. કોઈ દાડો તમે કોઈ પણ છાપાની અંદર એવા સમાચાર સાંભળ્યા, નયા પડકાર, દિવ્ય ભાસ્કર વગેરેમાં, કે બે ગાડા ભટકાયા અને એમાં પાંચ ઘાયલ થયા અને બે ધામમાં ગયા? એવા સમાચાર જ નથી આપણે સાંભળ્યા, કારણ કે ગાડાની સ્પીડ જ નથી, એને નિયમની જરૂર જ નથી. એમાં તો જે ગાડું ચલાવનારા એ સુઈ ગયો તો એ બળદ ઘેર પહોંચી જતા હોય, એટલે એમાં નિયમન નથી. પછી જો સાયકલ આવી, થોડી ગતિ વધી ગાડા કરતા સાયકલની, તો સાયકલમાં બ્રેકની જરૂરિયાત ઊભી થઈ, નિયમન વધ્યું. જો ઝડપથી પ્રગતિ કરવાની આવી ગાડા કરતા તો થોડુંક નિયમન આવ્યું, પણ તો એ ઘણા સુરવીર નીચે બે પગ અડાડીને સાયકલ ઊભી રાખતા હોય, બ્રેક ના હોય તો બહુ વાંધો નથી આવતો, પણ સ્કૂટરમાં એવું ચાલે કે બે પગ અડાડ દેશે એટલે ઊભું રહી જશે, એ ત્યાં ઉભો રહે સ્કૂટર આગળ જતું રહે. એટલે સાયકલ કરતા સ્કૂટરની સ્પીડ વધી, તો સાયકલ કરતા સ્કૂટરમાં બ્રેક વધારે સજ્જડ હોય છે કે નથી હોતી? પછી સ્કૂટર કરતા અશોક લેલેન ખટારો, એની સ્પીડ વધારે છે, તો એમાં સ્કૂટર જેવી ક્લચ વાળી બ્રેક ન ચાલે, ત્યાં પેલો આખો ઉભો રહી જાય તો એ ખટારો કેટલા નડફેટમાં લઈ લે, એટલે એમાં પાવર બ્રેક હોય. સ્કૂટર જેવી બ્રેક ખટારાની અંદર ચાલે નહીં, એમાં પાવર બ્રેક હોય છે. તો ગતિ વધી એમ નિયમન પણ કેવું થાય છે, વધતું જાય છે ને. તો એ જ રીતે જીવનની અંદર પણ આપણે જો ઝડપથી પ્રગતિ કરવી હોય તો નિયમન આવશ્યક છે. તમારે ગાડાની જેમ તમારું જીવન ચલાવવું હોય તો વાંધો નહીં, તમે કોઈ નિયમનમાં નહીં રહો તો પણ ચાલશે, પરંતુ તમારા જીવનની અંદર તમારે જેટની સ્પીડથી પ્રગતિ કરવી હોય તો એની અંદર તો નિયમન જોઈએ. વિમાનમાં તો આ ખટારાઓમાં બ્રેક હોય છે, એવી પાવર બ્રેક પણ ન ચાલે, એમાં તો હાઇડ્રોલિક બ્રેક હોય, કારણ કે આ ખટારાની બ્રેક એ ત્યાં તો કંઈ કામની નહીં, એટલી સ્પીડ હોય છે. ખટારો તો બહુ બહુ તો 120-130ની સ્પીડે જાય, પણ વિમાનો તો અવાજ કરતાં પણ વધારે સ્પીડે હવે ઉડે છે કોનકોર્ડ વિમાનો. તો જો જીવનની અંદર પહેલું તો આપણે સમજાય કે સલામતી આપણે ઈચ્છતા હોઈએ તો નિયમનને તમારે આદર આપવો પડશે. ઉર્ધ્વ ગતિની જો આપણે ઈચ્છા રાખતા હોઈશું તો આપણા જીવનની અંદર આપણે નિયમન સ્વીકારવું પડશે. ઝડપથી પ્રગતિ કરીએ એવું આપણે જો ઈચ્છતા હોઈએ તો આપણા જીવનની અંદર નિયંત્રણને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને ચોથું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, કે બધાને પોતાના જીવનમાં આનંદ જોઈએ છે, બધાને પોતાના જીવનમાં સુખ જોઈએ છે. તો એ સુખ છે, એ આનંદ છે, એ પણ જેટલો જેટલું આપણે નિયમનમાં રહીએ ને એટલું જ આપણને મળે છે. મોહન સ્વામી ઘણીવાર રમતનું દ્રષ્ટાંત આપતા હોય છે કે ક્રિકેટ આપણે રમીએ છીએ બધા બરાબર, હવે ક્રિકેટની અંદર ક્રિકેટની રમતનો આનંદ આવે છે એનું કારણ શું છે? બોલ સારો હોય છે, બેટ સારું હોય છે, રમનારા સારા હોય છે, ગ્રાઉન્ડ સારું હોય છે, એ બધું છે, આપણને ગમે છે એટલે એમાં આનંદ આવે છે, એ છે? એ પણ નથી. નિયમન છે ને એટલે આનંદ આવે છે. ત્રણ સ્ટમ્પ રાખવાના, પછી બે સ્ટમ્પની વચ્ચે આટલી પીચની લંબાઈ હોવી જોઈએ, પછી છ બોલની જોવર, પછી આ બાઉન્ડ્રીને પાર કરી જાય એટલે ચાર રન, કુદાઈ દો એટલે છ રન, પછી બોલ પેલા બોલર કે વિકેટ કીપરના હાથમાં આવે એટલે પછી રન દોડાય નહીં, આવા બધા નિયમ હોય છે. પણ એવા નિયમ વગર ક્રિકેટ રમો તો પેલા વિકેટ કીપર હાથમાં બોલાવે ના, હું તો દોડતો જ રહીશ કે રન, તો ઘર ભેગો થઈ જાય. ક્રિકેટ રમવાના તરીકો છે તો એ રીતે રમાય નહીં, પછી હું તો અડધી પી જઈને જ બોલ નાખીશ કે તેવું કોઈ કહેતો તો એ જો આનંદ આવશે પછી એ રમતનો. ત્રણની જગ્યાએ આઠ સ્તંભ રાખીને રમો તો તે રમતનો આનંદ આવશે, નથી આવતો. તો જો નિયમ છે ને એટલે રમતનો આનંદ છે. લંગડી જેવી રમત કે જેમાં કોઈ પણ પ્રકારના સાધનની જરૂર નથી પડતી, એમાં નિયમ હોય છે. ક્રિકેટમાં તો બેટ ને બોલ ને સ્તંભ ને જરૂર પડે, લંગડીમાં કોઈ નિયમની જરૂર આવે, કોઈ સાધનની જરૂર જ નહીં, ખાલી ચોરસ કરી નાખો ને અંદર રમ્યા કરો. પણ એમાં નિયમ હોય છે કે નહીં, કે અડી જાય એટલે આઉટ, કે ના હું અડી જાય તો હું તો દોડ્યા જ કરીશ, તો એનો આનંદ નહીં આવે તમને. તો જો એક આવી ક્ષુલ્લક રમતોમાં પણ નિયમ હોય તો જ એનો આનંદ આવે છે. તો એમાં જીવનની અંદર પણ જેટલા આપણે નિયમનમાં રહીએ ને એટલો આપણે આનંદ પ્રાપ્ત કરી શકીશું, જીવનનો આનંદ. આપણને એવું લાગે છે કે નિયમન છે ને એટલે આનંદ આવતો નથી, પણ નિયમન છે ને એટલે જ આપણે આનંદ લઈ શકીએ છીએ. આજે માણસે જેટલા નિયમ તોડે એટલો એટલો એનો આનંદ ઓછો થયો છે, એટલી એની સલામતી ઓછી થઈ છે, એટલી એના જીવનમાં પ્રગતિમાં રૂકાવટ આવી છે, એટલો એ ઉર્ધ્વગતિની જગ્યાએ અધોગતિ તરફ ગયો છે. આજે માણસના જીવનની અંદર જ્યાં જ્યાં એને નિયમ તોડ્યા છે ત્યાં તેને દુઃખ આવ્યું છે. રાવણે પોતે નિયમ તોડ્યો, એને ગૃહસ્થ હતો, એના માટે નિયમ હતો કે મારા માટે એક પત્ની આવી જોઈએ, પણ એને નિયમ તોડ્યો તો એના જીવનમાં આનંદ આવ્યો કે દુઃખ આવ્યું? સોનાની લંકાથી એની પાસે રાખમાં રોળાઈ ગઈ. તમારા ઘરમાં કોઈ જોડે સોનાની ચમચી છે? ઘેર આણંદમાં કોઈ સોનાની થાળી વાટકામાં જમે છે? તો આપણે એક સોનાના થાળી વાટકાનો સેટ નથી વસાઈ શકતા. એને તો આખી નગરી સોનાની હતી, આટલી બધી સંપત્તિનો પણ આનંદ ન લઈ શક્યો. કેમ ના આનંદ લઈ શક્યો? કઈ જગ્યાએ થાપ ખાઈ ગયો, કઈ જગ્યાએ ગોથું ખાઈ ગયો? નિયમન છોડ્યું, એને નિયમન તોડ્યું. આજે માણસે નિયમન તોડ્યું છે તો આજથી 50 વર્ષ પહેલા જે રોગની માણસને ખબર પણ નહોતી એ એઇડ્સ નામનો રોગ આજે કેટલો બધો વકર્યો છે, તો એ માણસને આજે કેટલો હેરાન પરેશાન કરી રહ્યો છે. આજે કોઈ કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકે એવું રહ્યું નથી. સારંગપુરની બાજુમાં બોટાદ ગામ છે, ત્યાં આગળ આપણા જ એક સત્સંગી યુવક, હવે એની સાથે એક યુવતીના લગ્ન થયા, પરંતુ લગ્ન પહેલા જ્યારે લગ્ન ગોઠવાય એ લોકોએ સ્પષ્ટતા નહોતી કરી કે આ જે દીકરી છે અમારી અને આ રોગ થયો છે. તો એ સત્સંગી યુવક ધામમાં ગયો, કારણ કે એ સત્સંગી યુવકને એડ્સ લાગુ પડી ગયો. તો આજે કોઈ કોઈની પર વિશ્વાસ મૂકી ન શકે એવું વાતાવરણ થઈ ગયું વિશ્વમાં, આખી માણસની સલામતી જોખમાઈ ગઈ. આજે તમારે દવાખાનામાં બ્લડ લેવા જવું હોય તો તમે ફફડો, એ પરિસ્થિતિ થઈ ગઈ, કારણ કે એડ્સ તો લોહી દ્વારા પણ પ્રસરે છે. તો હવે આ કોનું લોહી હશે? આ દર્દીનું તો નહીં હોય ને, એ દર્દીઓના મનની અંદર વિમાસણ હોય છે. તો જો આપણો આનંદ જતો રહ્યો જીવનનો, આપણી સલામતી જોખમમાં મુકાઈ ગઈ, તો જેમ જેમ આપણે નિયમો તોડીએ છીએ તેમ તેમ આપણા જ આનંદ જતા રહે છે. એટલા માટે નિયમનની જીવનમાં જરૂરિયાત છે, એટલા માટે આપણે જીવનની અંદર એને આદર આપવો જોઈએ. આજે આપણે માણસે નક્કી કર્યું કે મારે આવું નિયમન શા માટે, કે કોઈ વ્યસન જ નહીં રાખવાનું. તો માણસ તમાકુ ખાય છે, ગુટકા ખાય છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, એનાથી કેટલા માણસો મરે છે? અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર જેટલા માણસો મર્યા નથી એના કરતા 100 ગણા માણસો આ દારૂ ને તમાકુની અંદર ખલાસ થઈ ગયા છે ભારતના. કોણ આપણો મોટો દુશ્મન છે? પાકિસ્તાન આપણો મોટો દુશ્મન નથી, આપણો દુશ્મન આપણા ઘરની સોસાયટી નાકે જ હોય છે, પેલા પાનના ગલ્લાની દુકાનો બધી. આપણા દુશ્મનને કઈ સરહદ ઉપર ગોતવા જવાનું નથી, આપણા ખિસ્સામાં હશે ઘણી વાર, ખિસ્સામાં પડી ગયો તો કાઢી નાખજો. અહીંયા તો બધા સારા બધા યુવકો બેઠા હોય સેવા ભાવી, પણ કુસંગની સોબત લાગી જાય દુશ્મનને ગજવામાં ગાલીને ફરતા હોય ઘણી વાર. તો આપણા જીવનની અંદર આ બધા જો આપણે સ્વતંત્રતા લેવા ગયા કે મારે આવું નિયમન જોઈએ જ નહીં, હું મને મારે જે ખાવું હોય હું ખાઉં, મારે જે પીવું હોય હું પીવું, તો માણસે જે ખાવતું ખાવું હતું એ ખાધું, જે પીવું હતું એ પીધું, પણ પરિણામ આ આવ્યું. અને એક માણસ વ્યસની બને એટલે, એક માણસ દારૂડિયો બને એટલે એના કુટુંબનો આનંદ ખલાસ થઈ જાય. એ ઘરમાં પગ મૂકે ને એના છોકરા ફફડવા માંડે, એની પત્ની ધ્રુજવા માંડે કે હમણાં મારઝૂડ કરશે કે શું, એના માતા પિતાને ચિંતા રહે કે આ પૈસા ચોરીને ક્યાંથી લાવતો હશે, શું કરશે આગળ જતા. તો એક માણસ એ ઘરમાં વ્યસની બને તો આખા કુટુંબનો પણ આનંદ જતો રહે છે. તો આપણા જીવનમાં પ્રગતિ, ઉર્ધ્વગતિ, આનંદ અને સલામતી, આના માટે નિયમન સંયમ એ જીવનમાં રાખ્યા વગર છૂટકો નથી. આ વાત આપણને મનાય કે ન મનાય, સમજાય કે ન સમજાય, પણ આ દુનિયાનો ઇતિહાસ આપણને કહે છે. હવે આગળ બીજો તબક્કો આ પ્રવચનના વિષયની અંદર એવો છે કે 25 વર્ષના યુવાન માટે નિયમનની જરૂર શા માટે. તો મારે તમને પ્રશ્ન એક એ પૂછવો છે કે યુવાનીની અંદર નિયમનની શા માટે વાત કરવાની, એવો આપણને પ્રશ્ન થાય છે. કારણ કે આ ઉંમર તો પતંગિયા જેવી છે ને, પતંગિયું તો બધે જ ઉડે, એ બધી જ જગ્યાએ બેસે, તો યુવાની પણ પતંગિયા જેવી છે, એના અંદર નિયમન હોય જ નહીં. પતંગિયાને કોઈ દિવસ બાટલીમાં પુરાય નહીં. પતંગિયું તો બગીચાની અંદર ઉડતું રહેવું જોઈએ, આવું ઘણા લોકો કહેતા હોય છે. એમ યુવાનની અવસ્થા તો આવી પતંગિયા જેવી છે, એમાં તો એને મન ફાવે એ રીતે ફરવાનું ખાવાનું એવું બધું હોવું જોઈએ. પરંતુ 25 વર્ષના યુવાન માટે, કહેતા કે 25 વર્ષ એટલે કે યુવાન અવસ્થા માટે, ટીનેજ માટે નિયમનની વધારે જરૂર છે. કોઈ પણ તળાવ ઉપર બંધ બંધાયેલો જોયો તમે હજી સુધી? ગામના કોઈ તળાવો હોય, એ તળાવ ઉપર ડેમ બાંધવામાં આવ્યો હોય, એવું કંઈ દેખાય છે તમને? જાણ્યું છે એવું? કોઈ જગ્યાએ જોયું છે એવું? કેમ તળાવ ઉપર ડેમ નથી બાંધવામાં આવતો, અને નદી ઉપર જ કેમ ડેમ બાંધવામાં આવે છે? તળાવનું પાણી બંધિયાર છે, તળાવનું પાણી એ વહેતું નથી, અને વહેતા પાણીમાં શક્તિ નથી. જ્યારે વહેતા પાણી ઉપર ડેમ બાંધવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રિસિટી દ્વારા બીજા અનેક કાર્યો થાય છે. એ વહેતું પાણી નહેરો દ્વારા ગામના ખૂણે ખૂણે પહોંચી શકે છે, એટલે એની ઉપર બંધ બાંધવામાં આવે છે. કારણ કે એની પાસે શક્તિ છે વીજળી ઉત્પન્ન કરવાની, એની પાસે શક્તિ છે કૂવાને જીવતા રાખવાની, એની પાસે શક્તિ છે એક દાણામાંથી અનંત દાણા કરવાની. તળાવના પાણી પાસે એક શક્તિ ક્યાં છે? એ પાણી બંધિયાર છે. એમ આ યુવાની છે એ વહેતી સરિતા જેવી છે. એ યુવાનીની અંદર શક્તિનો ધોધ વહેતો હોય છે, અને વહેતા શક્તિના ધોધ ઉપર જ્યારે બંધ બાંધીએ ને ત્યારે એમાંથી જીવનની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે યુવાનીમાં નિયમનની જરૂર છે, ગરડા ડોહાનું નિયમનની જરૂર છે. એની શક્તિઓ બધી ક્ષીણ થઈ ગઈ, એને આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, હાથમાં લાકડી આવી ગઈ છે, ક્યારથી અડધો વળી ગયો છે, એ આમે નિયમનમાં છે ને, ક્યાં હડી કાઢીને દોડવાનો પિક્ચર જોવા? તો એ ઘણા મોટરમાં બેસીને જાય છે, વાત જુદી છે. પરંતુ આપણા જીવનની અંદર યુવાન અવસ્થામાં નિયમનની જરૂર એટલા માટે છે કે યુવાન અવસ્થામાં જ આપણી પાસે વધારે શક્તિ હોય છે, અને એટલે જ એ વહેતી શક્તિની સરિતા ઉપર જો આપણે બંધ બાંધીએ તેમાંથી આપણે જીવનની નવી નવી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે આપણને યુવાનીમાં નિયમનની વાત કરવાની કહેવામાં આવી છે. આમ તો ભારતીય સંસ્કૃતિ તો સમગ્ર જીવન એ સંયમી રીતે જીવવાની વાત સમજાવે છે, પરંતુ યુવાનીમાં વિશેષપણે નિયમનની જરૂર એટલા માટે છે કારણ કે યુવાની એ નદી જેવી વહેતી છે, એ બંધિયાર તળાવ જેવી નથી. એટલે એની ઉપર જો આપણે બંધ બાંધીએ તો ઘણા બધા ફાયદા થશે. આપણું જીવન લીલુંછમ રહેશે, આપણી આંતરિક શક્તિઓનો વિકાસ થશે, જીવનમાં નવી નવી શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીશું. માટે 25 વર્ષના યુવાન ઉપર આ નિયમનની જરૂરિયાત છે. તો પછી બીજો વિષયની અંદર એક બીજી બાબત એ હતી કે 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે? આપણને જનરેશન ગેપનો પ્રશ્ન આવ્યો, અમારી સમસ્યાઓને પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે જાણી શકે? 25 વર્ષના યુવાનની સમસ્યા, 25 વર્ષના યુવાનના વિચારો, 25 વર્ષના યુવાનની અંદર જે થનગનાટ હોય, 25 વર્ષનો યુવાન જે વાતાવરણમાં રહેતો હોય, એને 85 વર્ષના વૃદ્ધે કેવી રીતે સમજી શકે? અને એ જો ન સમજી શકે તો પછી એ નિયમનની વાત કેવી રીતે કરી શકે? આપણા મનમાં એવો પ્રશ્ન જાગે. જનરેશન ગેપ આજે બહુ એક મોટો પ્રશ્ન છે વિશ્વની અંદર, કે વડીલો પોતાના યુવાનોને સમજી શકતા નથી અને એટલે એમની સાથે સારી રીતે કામ લઈ શકતા નથી, એટલે અવારનવાર ઝઘડા થાય છે. તો એ જ રીતે 85 વર્ષના વૃદ્ધ એવા સ્વામીશ્રી એ આપણા 25 વર્ષના યુવાનોને કહે છે કે તમે આ કરો, આ ન કરો, આ ખાઓ, આ ન ખાઓ, આ વાંચો, આ ન વાંચો. તો એમને શું આપણી સમસ્યાઓનો ખ્યાલ હોય, એમને શું આપણા વિચારોની સમજ હોય, એવું આપણા મનમાં ઘણી વાર થાય. પરંતુ જ્યારે માર્ગદર્શન લેવાનું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે માર્ગદર્શન લેવાની અંદર અનુભવ એની કિંમત બહુ મોટી હોય છે. એની અંદર ભણતર, પછી એની અંદર ઉંમર, પછી એની અંદર કોઈ બીજી બધી વસ્તુઓ એ ગૌણ હોય છે. અનુભવ કેટલો છે વ્યક્તિ પાસે એના આધારે લોકો એની પાસેથી માર્ગદર્શન લેતા હોય છે, અને એ અનુભવી વ્યક્તિ માર્ગદર્શન આપે ને ભણેલી વ્યક્તિ કરતાં વધારે સાચું હોય છે. એકવાર એક ભરવાડ 100 ઘેટાનું ટોળું લઈને જતો હતો, એમાં એક એન્જિનિયર સામે મળ્યો. એન્જિનિયર આમ તાજો BVM માંથી સર્ટિફિકેટ લઈ નીકળ્યો હશે, એટલે એને એમ કે આમ ભરવાડની પરીક્ષા કરીએ. એટલે ભરવાડને એણે એક સામાન્ય દાખલો પૂછ્યો કે આ તમારા ઘેટા કેટલા છે? ભરવાડ કે 100 ઘેટા લઈને હું રોજ સવારે 4 વાગે જઉં છું ને સાંજે 11 પાછો જઉં છું. એટલે એન્જિનિયરે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ 100 ઘેટા એ ચાલે છે, એમાંથી 5 ઘેટા રસ્તા નીચે ઉતરી જાય અને નીચે ચાલવા માંડે તો રસ્તા ઉપર કેટલા ઘેટા રહે? ભરવાડ કે એકેય ના રહે. એટલે એન્જિનિયર કે આ ખરેખર કપડા જેવા જાડા છે, બીજાની બુદ્ધિ લાગે છે કે 100 ઘેટા રસ્તા ઉપર ચાલતા એમાંથી પહેલા 5 ઘેટા નીચે ઉતરી જાય તો બાકી 95 રહેવા જોઈએ ને, પણ આ તો એકેય ન રહે. એટલે ભરવાડને કહ્યું, એટલે તું બુદ્ધિનો બારદાન લાગે છે, તું ગણતરી તો કર, 100માંથી 5 ઘેટા હેઠે ઉતરી જાય તો બીજા 95 ના રહે. એટલે કે ના રહે, કે પહેલું ઘેટું જ્યાં જાય ને ત્યાં બાકી ના જાય, કે એટલે જ એને આપણે ગાડરીયો પ્રવાહ કહીએ છીએ. તમે જોજો, એક ઘેટું ખાડામાં પડે બીજું પડે જ, એને બુદ્ધિ જ નથી. એ પહેલું જ્યાં ગયું ત્યાં બીજું જાય, બીજું ગયું ત્યાં ત્રીજું જાય. એટલે ભરવાડે કહ્યું કે એક ગેટ પહેલા 5 નીચે ઉતરે તો બીજા 95 હેઠે જ ઉતરી જાય, રસ્તા ઉપર એકે રહે નહીં. એને એ વાત સાચી છે, ખોટી છે. ત્યાં કઈ ગણિત આપણું ન ચાલે, 100માંથી 5 એટલે 95 રહેવું ન ચાલે. ત્યાં આગળ ત્યાં અનુભવ ભરવાડને હતો અને અનુભવ સાચો છે. તો એ જ રીતે જીવનની અંદર ભણતર છે એ માર્ગદર્શન આપવામાં કઈ ઉપયોગી નથી નીવડતું. અનુભવી વ્યક્તિ કેટલી છે એટલું એનું માર્ગદર્શન આપણા માટે હિતકારી હોય છે. તો સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ તેમને કેટલો બધો અનુભવ છે. આજે સ્વામીશ્રીના પાસે દેશ વિદેશના કેટલા બધા માણસો એ માર્ગદર્શન લેવા આવે છે, એને સમાજની રજે રજની ખબર છે. આજે સ્વામી બાપા 71 સાલમાં આ સંસ્થામાં પ્રમુખ તરીકે તો હતા, પરંતુ આધ્યાત્મિક ગુરુ તરીકે આવ્યા યોગીજી મહાધામમાં ગયા પછી. આજે 2005 સાલ ચાલે છે. હવે આપણે જોઈએ છીએ કે રોજ સવાર સાંજને બપોર સ્વામીશ્રી બધા હરિભક્તોને કે જે કોઈ એમની પાસે એમને મળતા હોય છે એના પ્રશ્નોમાં માર્ગદર્શન આપતા હોય છે. તો એવરેજ 3 ટાઈમ થઈને 100-100 વ્યક્તિઓ સ્વામી પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવતી હોય છે. તો દિવસની અંદર પ્રત્યક્ષ મુલાકાતીઓ જે સ્વામી પાસે પોતાના પ્રશ્નોનું માર્ગદર્શન લેવા આવતા એની સંખ્યા કેટલી થઈ? 300 થઈ 3 ટાઈમ. પછી રોજના ઓછામાં ઓછા 50 પત્રો એ સ્વામીશ્રી વાંચતા હોય છે અને એના જવાબો આપતા હોય છે. એટલે રોજના મુલાકાતીઓની સંખ્યા 300 વત્તા 50 કેટલી થઈ? 350. તદઉપરાંત ઓછામાં ઓછા 30-40 જેટલા ફોન એ સ્વામીશ્રી ઉપર રોજ હરિભક્તોના અથવા તો જે કઈ આવા પ્રશ્નોવાળી વ્યક્તિ હોય એ પોતે કરીને માર્ગદર્શન લેતી હોય છે. તો એની ગણતરી કરીએ તો 390-400 જેટલે એવરેજ થઈ રોજના મળનારા સ્વામીશ્રીને. રોજના 400-400 પ્રશ્ન એ સ્વામીશ્રી સાંભળે છે. અને આવું ક્યારથી છે? 71 થી આપણે ગણીએ, આમ તો સ્વામીશ્રી 1951 થી આ સંસ્થાના પ્રમુખ છે, એટલે કેટલાય લોકો એમની પાસે પહેલા 20 વર્ષ સુધી માર્ગદર્શન લીધું હોય પણ આપણે એને અત્યારે ભૂલી જઈએ. પણ 1971 થી રોજની 400 વ્યક્તિ, આ તે 2005 સાલ ચાલે છે. હવે એક દિવસમાં 400 એટલે એક મહિનામાં કેટલા થયા? હવે તમારી પાસે જવાબ લેવાના છે. 12,000 એક મહિનાના, એટલે એક વર્ષના કેટલા થયા? 1,44,000. અને 1,44,000 ગુણ્યા 35 ની ગણતરી કરવી અઘરી પડશે, એટલે 30 ગણો આપણે. 1,44,000 ગુણ્યા 30 એટલે કેટલા થયા? સરેરાશ આશરે બોલો, ચાલો આશરે 45 લાખ માણસો. 45 લાખ વ્યક્તિઓને જેણે રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન આપ્યું અને એના પ્રશ્નો ટાળ્યા હોય એવી આ દુનિયામાં કોઈ વ્યક્તિ છે પ્રમુખ સાંઈ મહારાજ સિવાય? 45 લાખ વ્યક્તિઓએ જેની આગળ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ એના જવાબ આપે છે, તો એવો કોઈ વ્યક્તિ મળે? તો કેટલો અનુભવ છે સ્વામીશ્રી પાસે. હવે આ 45 લાખ વ્યક્તિઓમાં કેવા કેવા આવે છે પાછા? તો અમુક વકીલો છે ને માર્ગદર્શન આપતા, પણ એ વકીલની પાસે અમુક જ માણસો આવે, ડોક્ટરની પાસે અમુક જ વ્યક્તિઓ આવે, પછી એન્જિનિયર હોય તો એની સલાહ લેવા માટે અમુક જ વ્યક્તિઓ જાય, પોતાના ક્ષેત્રની વ્યક્તિઓ દરેકની પાસે માર્ગદર્શન લેવા જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજની પાસે તમે જુઓ તો વકીલે એમની સલાહ લેવા આવે, એન્જિનિયર એમને પૂછવા આવે, ડોક્ટર પણ એમને પૂછવા આવે, હળ ચલાવનારો ખેડૂત એમની પાસે આવે, રોકેટ ઉડાડનારો વૈજ્ઞાનિક એનો પ્રશ્ન લઈને આવે, એમની પાસે આદિવાસી પણ આવે, એમની પાસે અમેરિકાનો રહેવાસી પણ આવે. તો આટલી બધી વિવિધતા વાળી વ્યક્તિઓ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. બધા એન્જિનિયર જ આપણી આગળ પ્રશ્નો લઈને આવતા હોય તો 15-20 પ્રશ્નો બધું ખ્યાલ આવી જાય કે બધા આવા જ આવવાના પ્રશ્નો. એવી રીતે અમુક ડોક્ટર જ પ્રશ્ન લઈને આવતા હોય તો ખબર પડી જાય કે આ પ્રકારના પ્રશ્નો આ લોકોને આવવાના, કારણ કે આ વર્ગ આવો છે. પણ સ્વામીશ્રી પાસે આટલી બધી વ્યક્તિઓએ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું છે એટલું નહીં, પણ આવી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓ અને જુદી જુદી પ્રકારની વ્યક્તિઓના જુદા જુદા પ્રશ્નો પાછા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને બપોરે આરામ કરવા માટે ઉભા થયા, તે ફાળિયું વીટીને હરિભક્ત આવ્યા, ખેડૂત હતા. સ્વામીને કહ્યું, સ્વામી મારે કૂવો કરવો છે ખેતરમાં, કઈ જગ્યાએ મારે કૂવો કરવો એ તમે મને કહો. સ્વામી કે કૂવો કરો એમને એમ કેમ નું કહી શકાય કે આમ ખેતરનો ઢાળ કઈ બાજુ છે, કેટલા વીઘા જમીન છે એ બધું જોવું પડે, કે નકશો બક્સો લઈ આવો તો આમ બધું જમીન જોઈ ઢાળ વગેરે જોઈને માર્ગદર્શન આપી શકાય. ત્યારે ખિસ્સામાં નકશો કાઢ્યો, નકશો શું ચોખંડું કરેલું ખાલી, કે સ્વામી અમારું ખેતર છે, આમાં તમે ટપકું કરી આપો, મારે કૂવો ક્યાં કરવો. તો આવી પ્રકારનો પ્રશ્ન લઈને પણ સ્વામી પાસે લોકો આવે કે ખેતરની અંદર કૂવો જગ્યા કઈ જગ્યાએ કરવો. ભાવનગરમાં એક હરિભક્ત આવેલા, હરિભક્ત નતા પણ બહારના મુમુક્ષ છું, કે મારા સ્વામી માથામાં વાર નથી ઉગતા, શું કરવું. એટલે આના માટે ડોક્ટર પાસે જવાનું હોય, પણ બધાને વિશ્વાસ છે કે ભાઈ સ્વામી પાસે જઈશું તો કંઈક માર્ગદર્શન. આવી પ્રકારના પ્રશ્ન, મારે સ્કૂટર લેવું કે ટેમ્પો લેવો, એ પ્રકારનો પણ પ્રશ્ન સ્વામી આગળ આવે છે. રાજકોટમાં એક હરિભક્ત આવ્યા ગયા, મારા છોકરા લીલા ઝાડા થાય, શું કરવાનું. કે આવી પ્રકારના બધા પ્રશ્નો, અને એની સાથે તમે જુઓ તો મોટા મોટા પ્રધાનો હોય, રાજકારણીઓ હોય, એ પણ સ્વામી આગળ પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે. એન્જિનિયરો ડોક્ટરો આવે, કહેતા કે જીવનની અંદર આટલા બધા વિવિધ પ્રશ્નો જેમણે સાંભળ્યા છે, આટલા બધા વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, આટલી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, અને દરેકને સંતોષકારક સમાધાન આપ્યું છે. પાછું દરેકને સંતોષકારક સમાધાન. આજે આપણને એક પ્રશ્ન થયો, આપણે સ્વામી બાપાને પૂછ્યો, 2 વર્ષ પછી પ્રશ્ન થાય તો આપણે વળી પાછા સ્વામીને પૂછવા જઈએ છીએ. તો દરેકને વિશ્વાસ છે કે આ પુરુષ જે સમાધાન આપે છે આપણા માટે સચોટ હોય છે, એ આપણને જે કરવાનું કે જે આપણા હિતમાં હોય છે એવો દરેકને વિશ્વાસ આવે છે. બાકી જો સંતોષકારક સમાધાન ન મળતું હોય, પ્રશ્નનો ઉકેલ ન મળતો, કોઈ બીજી વાર પૂછવા આવે. એક વાર તમે ડોક્ટર જોડે ગોળી લેવા ગયા અને તમારો તાવ 101 ડિગ્રી હોય, ગોળી લેવાથી 103 ડિગ્રી થઈ જાય, તો ભાઈ એના દવાખાનાને પગે ત્યાં કોઈ દિવસ ચડે માણસ? જે એન્જિનિયર પાસે મકાન બંધાવ્યું હોય અને વાસ્તુ પહેલાં એઠું પડ્યું હોય, એ એન્જિનિયરને પછી કોન્ટ્રાક્ટ સોંપાય ફરી? જે વકીલ પાસે આપણે કેસ લઈ ગયા અને ઘર વખરી વેચવાનો વારો આવ્યો હોય, એને પછી કોઈ પોતાનો કેસ ફરી સોંપે? તો સ્વામી પાસે વ્યક્તિઓ વારંવાર પાછું સમાધાન લેવા જાય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી જે ઉકેલ બતાવે છે એ ઉકેલ એમના જીવનમાં લાભદાયી નીવડે છે. તો આવી પ્રકારના એક અનુભવી પુરુષ આપણને મળ્યા છે, આવી પ્રકારના એક સંત આપણને મળ્યા છે, એને જીવનની રજે રજની ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણને નિયમનની જે વાત કરે છે હિમાલયની ગુફામાં બેસી નથી કરતા, આપણા કરતા પણ એમણે સંસારને વધારે જાણ્યો છે, આપણા કરતા પણ સંસાર જે પડે પડે કરવટ બદલે છે એનો એમને વધારે અનુભવ છે. આપણી આંખે તો હજી 25 વર્ષથી જ આ જગત જોયું છે, એમની આંખ તો 85 વર્ષથી આ દુનિયાને જોતી આવી છે, આપણી આંખોએ તો ખાલી 25-50 સંબંધીઓના જીવન જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખે તો 45 લાખ કરતા વધારે વ્યક્તિઓના જીવનના પ્રશ્નોને જોયા છે. આપણી આંખોને તો આપણી શેરી, આપણું આણંદ, બહુ હોય તો આપણો જિલ્લો, એનાથી વધારે ખબર નથી. પ્રમુખ સ્વામી મહારાજની આંખો તો 50 દેશમાં ફરી વળી છે. એ પુરુષ જે આપણને કરવાનું કહેતા હોય એ કેટલી નક્કર વાત હોય, એ કેટલું સચોટ સમાધાન હોય. કેનેડાના સોલિસિટર જનરલ, જેમ આપણે ભારતમાં એટર્ની જનરલ હોય છે, એમ કેનેડાના સોલિસિટર જનરલ મિસ્ટર બોબ કપલાન, એણે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેલું કે યુ હેવ ધ વેલિડ આન્સર્સ ટુ ધ લાઈફ્સ ટફેસ્ટ ક્વેશ્ચન, કે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના તમારી પાસે સચોટમાં સચોટ જવાબ છે. તો આવા ગુરુ આપણને મળ્યા છે, માટે એમના નિયમનમાં રહેવું એ આપણા હિતમાં છે, માટે એમના સંયમના આદેશો પ્રમાણે જીવન જીવવું એ આપણા હિતમાં છે. તો આવા પ્રગટ ગુરુહરિનો આપણને યોગ છે. તો ભલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 85 વર્ષની છે, આપણી 25 વર્ષની છે, પણ આપણા કરતા એ વધારે જાણે છે, માટે એમના નિયમનને આપણે પાળવાનું છે. તો 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામીનું નિયમન શા માટે? કારણ કે આપણા કરતા વધારે અનુભવી છે, એ આપણા કરતા વધારે સારું જાણે છે. આપણું ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ એ બંધાતું હતું ત્યારે મિસ્ટર દશરથભાઈ કરીને એક આર્કિટેક્ટ, એમની સેવાઓ આપણે શરૂઆતના વર્ષોમાં લીધેલી. એ દશરથભાઈ બધા સંતો જે કામકાજમાં સંકળાયેલા એમને વાત કરતા કે અમે જ્યારે અમારી કોલેજમાં ભણવા ગયા ત્યારે પહેલો જ વર્ગ ચાલતો હતો એની અંદર અમારા સાહેબે અમને એવી વાત કરેલી કે તમે બધા અહીંયા કોલેજમાં ભણવા માટે આવ્યા છો, જો તમે તમારી રીતે ચાલશો, તમારી રીતે ભણશો, તો આ તમારો કોલેજમાં પહેલો જ દિવસ છે એમ તમે સમજો. પણ હું કહું એમ તમે જો કરશો, હું સમજાવું એ પ્રમાણે જો તમે સમજશો, તો તમે જાણજો કે તમારું આ કોલેજમાં 20મું વર્ષ છે. કારણ કે મને આ કોલેજનો 20 વર્ષનો અનુભવ છે. તો હવે પ્રોફેસરના માર્ગદર્શન પ્રમાણે ચાલુ વિહિતાવ કહેવાય કે નહીં? કારણ કે એને બધું જ ખબર છે આ ક્ષેત્રનું. એમ પ્રમુખ સ્વામી મહારાજે એવી વિભૂતિ છે કે એમને આપણા આ સંસારની બધી જ ગતિવિધિની ખબર છે, કઈ જગ્યાએ આપણને પ્રશ્ન આવશે, એ પ્રશ્નનું શું સમાધાન છે? આપણા જીવનરૂપી માર્ગમાં ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, ક્યાં કાંટા છે, ક્યાં કાંકરા છે, ક્યાં બમ્પ આવે છે, બધું જ એમને ખબર છે. તો એ આપણને જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે જો આપણે ચાલીએ તો કોઈ દિવસ આપણે ભટકીએ નહીં. ભટકતા નથી એવા નાવિક કદી પણ જે પામી શકે ધ્રુવ તણા ઇશારા. અંધારામાં દરિયાની અંદર હોડી ચલાવનારો નાવિક, એની પાસે ધ્રુવનો તારો જ એક હોય છે દિશા નક્કી કરવા માટે. એની સામે જે નજર રાખે એ નાવિક દરિયામાં ભલે એની પાસે નકશો ના હોય તો પણ કોઈ દિવસ ભૂલો ન પડે. એમ આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ રૂપી ધ્રુવ સિતારો છે આપણી સામે, એની સામે નજર રાખીને ચાલીશું તો આપણે કોઈ દિવસ ભૂલા નહીં પડીએ, આપણે કોઈ દિવસ ક્યાંય અટવાઈશું નહીં. એટલા માટે એમના સંયમની અંદર, એમના નિયમનની અંદર રહેવાની એ આપણા માટે ખૂબ એ જરૂરિયાત છે, એ આવશ્યક છે જિંદગીમાં. એટલે અમે ક્યાંય ભટક્યા નહીં, કારણ અમે તારી ગલી સિવાય બીજે ક્યાંય આથડ્યા નહીં. કે જો આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે શેરી બતાવે કે આ રસ્તે જાઓ, એ રસ્તે ચાલીશું તો જીવનમાં ક્યાંય આપણે અટવાઈશું નહીં, ક્યાંય અથડાઈશું નહીં, અને ક્યારેય અકળાઈશું પણ નહીં. કારણ કે આપણી પાસે એમનું માર્ગદર્શન હશે તો આપણે એમના નિયમનમાં, એમના આદેશ પ્રમાણે જેટલું આપણું જીવન વિતાવીશું એમાં જ આપણી પ્રગતિ છે, ઉર્ધ્વગતિ છે, સલામતી છે, એમાં જ આપણો આનંદ છે. તો આજે મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આ સત્સંગના જે કંઈ આદેશ છે, પ્રમુખ સ્વામી મહારાજની જે કંઈ આજ્ઞા છે, એની અંદર આપણે આપણું જીવન એ વિતાવી શકીએ એવું બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.

ના બધા આવી રમત આપણે ચડીએ તો કામ થઈ જાય. ઘૂંટવાનું ઘૂંટવાનું સમસ્રોત ભાવ, એકતા, દીવ ભાવ, મહિમા સમજવો, એ બધું ઘૂંટ્યા જ કરવું. પહેલાં અવરાઈ કરીએ છીએ, અભાવની વાતો કરીએ છીએ અને બધું વાતાવરણ દોડીએ છીએ, એના કરતાં આ બધું આપણું સંપેલું પરિવાર એક થઈને કેટલું બધું કામ થાય. જો મહારાજે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી કે એકબીજાના ચરણરજ ને ઉપાડવી, એકબીજા અરસપરસ મહિમા સમજવું, અરસપરસની વાત. એક બાજુ હોય ને બીજી બાજુ ના હોય તો 50% નહીં, 0. બે ઊભા હોય, એક જણ નમે બીજો નમે નહીં, તો 50% નહીં, 0. એટલે બે જણે નમવું જોઈએ એવી રીતે મહારાજે વાત કરી. અને ગુણગ્રહણની વાત તો શ્રીજી મહારાજ એકદમ જબરજસ્ત વાત કરી. મહારાજે કહ્યું, ભલે અમારી સેવા ના કરતો હોય, એ શ્રીજી મહારાજ અથવા પ્રમુખ સાંઈ મહારાજ, યોગી અપા, એમની સેવા પર્સનલ ના કરતો હોય, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો એ તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તમારે એક ઇંચ એક દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હો ત્યાં હરિભક્તના ગુણ કહો, અતિશય સેવા થઈ ગઈ. બીજી સેવામાં તો કરવાનું છે, તમે કરો છો, બધી વાત સાચી છે, પણ આ સેવા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે અને અદ્ભુત વાત કરી છે. હરિભક્તના ગુણ ગાય તો તેને અમારી અતિશય સેવા, સેવા નહીં અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો આ કેટલું બધું. અને બીજી બાજુ ભલે અમારી, ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, આપણે કૃપા થઈ એવું કહી શકીએ? તો અપાર કૃપા તો ક્યાંથી વાત. અને પણ મહારાજે કહ્યું કે ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, પણ જો હરિભક્તના અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. શું પૈસા હજમ, અનંત જન્મની કમાણી કર્યા, અનંત જન્મથી ભટકી ભટકી ભટકીને આવ્યા અને માણા સર્વે સાધનના યોગથી આપણે સત્સંગની પ્રાપ્તિ થઈ. સત્સંગની પ્રાપ્તિ થઈ એટલે શ્રીજી માનું રાજીપો લેવાનું હોય, એમને કોચવાના હોય, એમને એ અનાદર કરે, એવું બધું કરે, એ ના કરવાનું હોય. તો મહારાજે કહ્યું, જો લાલા પાડાની જ વાત છે, એને અતિશય રાજી કર્યા હતા શ્રીજી મહારાજને. એટલે મહારાજે એનો કાંડું પકડીને કહ્યું કે લાલા, તને અંત સમય હું સાક્ષાત તેડવા આવીશ, સાક્ષાત તેડવાઈશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ. પણ ભૂત થયો એટલે એવું શું કર્યું હશે? આટલો બધો કોલ આપ્યો એટલે કેટલી સેવા કરીએ છીએ, કેટલો રાજીપો લીધો હશે, પણ તો એ ફરી ગયું અને ભૂત થયો. કેવું કે એટલે મારે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, પણ હરિભક્તના અવગુણ કહેતો હોય તો એ ધામમાં ના જાય.
એટલે આ સૂક્ષ્મ વાતો છે અને આ સૂત્રો છે, શ્રીજી મહારાજે આપેલા સૂત્રો છે, પ્રમુખ સાહેબ મહારાજે આપેલા સૂત્રો છે, યોગીઓએ આપેલા સૂત્રો છે, ગુરુ પરંપરા બધા બધા વાતની વાત આ વાત કરે છે. એટલે આપણે સંપ હોય ત્યાં આ બધું નીકળી જાય. એક જ સંપ, સંપમાં યોગી આપા કહેતા કે એકબીજાની સેવા કરી લેવી, હળી મળીને એકબીજાની સેવા કરી લેવી. સેવા કરીએ પણ અમુક માટે એલર્જી હોય અને આમ કરે જો ભલે એની સેવા નથી કરવી. બધાની સેવા ધર્મ એવું છે, બધાની સેવા કરવી પડે ગમે એવું હોય. અને એ જો ના કરે મારે જે કહેવું આ બધા કલમ લાગુ પડે. એટલે આપણે નિર્માની થઈ શ્રીજી મહારાજે નિર્માનીપણાનું ગુણ કહે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સૌએ નિર્માની થવું. દેહમાં પ્રાણ રહે અને છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ લાસ્ટ બ્રેથ એક ત્યાં સુધી નિર્માની રહેવું. આવી વાત કરી શ્રીજી માના વાક્યો છે, શ્રીજી માના શબ્દો છે, એમના ઉપર કોઈ સત્તા નથી ફાઇનલ. અને એ આપણને કહે છે તો એમનો રાજીપો લેવાનો હોય કે એમને કોચવાના હોય. ત્યાં જે મહારાજે અમારા ગુરુ પરંપરા બધાનો એક જ મત પડે છે. એટલે આપણે આ સેવા કરી લઈ, મહિમા સમજવો એકબીજાનો. આ સત્સંગ છે ને એમાં કોઈ નેગેટિવિટી નથી, એક પાટો કોઈ નેગેટિવિટી નથી, બધું દિવ્ય અને મહિમા. અને સાચું છે આ મહિમા ગપ ગોરા નથી. મહારાજે કહ્યું કે આ સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અમે આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી, અને જોઈએ એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, મેરું જેવું લાગે. એટલે આપણે મહારાજે કહ્યું સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અને આપણે આટલું મહારાજે વાત કરતા કોઈ મનુષ્ય નથી, આપણે થાય કોઈ મનુષ્ય નથી, બધા મનુષ્ય જેવા તો દેખાય છે. મહારાજ તો ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ તો કેટલા પુણ બધા સાધન કરે, બધા સાધનો અંતે આ સત્સંગનો સત્સંગની પ્રાપ્તિ થાય. એટલે આવા જેટલા ને સત્સંગ મળ્યો છે એટલે પુણ્યનો પાર નથી, પારાવાર પુણ્ય છે. પણ હવે આ બધું થવા જો હીરાનો વેપાર છે, હીરાનો વેપારમાં બરાબર માણસ ઘણો કમાય અને જાય તો એક સામટા જાય. મારી પાસે બોચાસણ એક હરિભક્તા સુરતના 63 કરોડ રૂપિયા અમે કમાયા હતા આ હીરાના વેપારમાં, શૂન્યમાંથી સર્જન 63 કરોડ રૂપિયા. પણ એક સટ્ટો રમ્યો 65 કરોડ જતા રહ્યા. હવે 2 કરોડ રૂપિયાના વ્યાજ ભરે છે ઉપરથી માથે દંડ. આવું છે તો જો આપણે આટલી બધી કમાણી કરી, સેવા કરો, ભક્તિ કરો, પુણદાન કરો, વ્રત ઉપવાસ કરો, બધું કરો, પણ જો આ સટ્ટો રમે એટલે આ સટ્ટો એટલે અભાવ ગુણ અમહિમાની વાતો આ બધું કરીએ તો જાય ને ઉપરથી વ્યાજ ભરવું પડે. આવું થાય એટલે આ મહારાજ સીધે સીધી લાઈન છે એમાં કોઈ જો સવરું પડે ને તો કામ થઈ જાય. પણ હવે જો અભાવ ગુણ તો આપણને આવે છે, અભાવ ગુણ આવ્યા જ કરે છે, પણ એને દોષ જાણે, દોષ ગણે. ઘણા તો
હવે અભાવ ગુણ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ, એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે, ભગવાનનું ધારું કરે નહીં. ભગવાનને ના પાડી એટલે પછી જો તમે કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં? કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ ડોલર આપવાના હોય એ ગમે રીતે વર્તા હોય તો વર્તો કે નહીં? તો શ્રીજી મહારાજ કહે છે કે અભાવ ગુણ ના લેવા, બધું વર્તું જ પડે. એમનું રાજીપો એટલે $1 trillion ભગવાનનો રાજીપો, તો એના માટે બધું કરવું પડે. એટલે આપણે ડાયા થઈને આ બધું આજ્ઞા પાડીએ, જે મહારાજે કહ્યું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ આવો સત્સંગ કરીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સારમાં સાર આવા ભગવાન મળ્યા છે તો, અને ભગવાને જાતે વાત કરી, સંતોએ ગુણાતીત સંતોએ વાત કરી, અભાવ ગુણમાં પડતા નહીં તો તમે જગ જીતી ગયા. અભાવ ગુણ એ ખરેખર ઝેર છે. ઓનું ઝેર તો આપણને આપે કોઈ તો ચાખીએ તો ધામમાં જાય. આ ઝેર છે પણ દેખાતું નથી. અને બધાએ શ્રીજી મહારાજથી લઈને બધા ગુણાતીત ગુરુ અને એકાંતિક ભક્તો, હજારો એકાંતિક ભક્તો થઈ ગયા છે. એ કોઈ અવગુણ અભાવ ગુણ લીધો નથી. અને આપણે શું ખાટવાના છે? શ્રીજી મહારાજે વાત કરી કે આ કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આશા તૃષ્ણ ઈર્ષા અહંકાર આ બધા કચરો છે, કચરો. અને આપણે અનંત જન્મથી ઉથામ્યા છે અને તોય એમાં પડતા વાર લાગતી નથી. અભાવ ગુણમાં પડતા વાર લાગતી નથી. રમતું જ હોય તો 15 કિલોમીટરની સ્પીડે અભાવ તો રમતો જ હોય તો મનમાં. પણ એ મહારાજે આટલી મહારાજે મધ્યના

ભેગી ભેગી કરવું પડે, ચલાવવું પડે, પણ જરાય ગમતું નથી. અને આ ભાવ પણ દેવ ભાવ રાખો, મહિમા સમજો, દાસના દાસ થાવ. આ બધા આપણા મૂલ્યો છે, એમાં ખૂબ માલ છે. શ્રીજી મહારાજની ખૂબ પ્રસન્નતા છે. આ બધું રાખીએ તો ના ચાલે, પણ આપણે કચરો જ નેરો, કચરો જ આ કામ ક્રોધ લોભ મોહ મન આશા એમાં જ રાખીએ છીએ. તમે એટલી ખબર પડે કે આ ખોટું છે, અભાવ ગુણ ખોટા છે, નથી લેવા જેવા, તો એ ઘણું બધું આવી જાય. અને એ ઝેર છે એવું ભલે બોલાઈ જવાય, તમારે અભાવ ગુણ લઈ લે બધું, પણ તમે જાણી રાખો મનમાં દ્રઢપણે કે આ ઝેર છે. અને શ્રીજી મહારાજ આપણા સારા મૂલ્યો આપ્યા છે, એમાં ના રાખીએ, એમાં રાહી પણ ના લઈએ કેટલી બધી વાત. એટલે આપણે આ અભાવ ઘણી વાત ધડકાઈ રાખી. અને મહારાજે તો પ્રાર્થના કરવાની કંઈ, હે મહારાજ, હે સંતો, અભાવ ગુણમાં અમે ના રાખીએ, ના પડીએ અને જાગતા રહીએ, એ વાત કરેલી છે. સ્પેશિયલ ફકરો જ મૂક્યો છે કે પ્રાર્થના કે અભાવ ગુણમાં ના પડીએ, એ પ્રાર્થના છે. તો જે ઓલું ઝેર હોય ને, તો તમે અડો જ નહીં. અમારા ત્યાં કોલેજમાં ભણતા હતા ત્યારે એક ભાઈએ કોકો કોલા ઉપર પોઈઝનની પટ્ટી મારી અને કોમન રૂમમાં મૂકી દીધી કે જે કોઈ આવે તો સાચું જ હતું, એ કોકો કોલા હતું જ, પણ પટ્ટી મારી બધા કોઈ અડે નહીં. અને એક જણે તો કહ્યું તું પી જા, આ સાચું છે, તું પી, હું કહું શા માટે પી. તો જો એટલી બધી સુગ એને, અને હવે આ દેખાતું નથી, આ ભાવ ગુણ ઝેર છે અને તમારું જીવન બગાડે ખરેખર. અને બીજા અનેક જે તમારી વાત સાંભળે એનું જીવન બગડે. શ્રીજી મહારાજ ખાસ વાત કહી કે અમારા વચન પાળવા અને અભાવ ગુણ ના લેવો. અને અભાવ ગુણ જે લેતો હોય એની પાસે જ ઊભા ના રહેવો. શ્રીજીમાં આટલું બધું કહ્યું. એટલે આ આપણને સમજાય, દેખાય આ વાત, અને એમાં અલગ રહીએ તો કામ થઈ જાય. શ્રીજીમાં જે વાત કરી, ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ સેવા કેટલાને મળે, મહારાજે ભલે અમારી સેવા ના કરતો હોય, પણ જે હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી માની લઈએ છીએ. આ ગ્રહણ ના કરું, એ કચરો સુકમ ફેદો, કેટલી સહેલી વાત છે. ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ લેતો હોય, આટલું જ ગુણ લેવાનું. બધા બેઠા છે એમાંથી ગુણ તો હોય નર્યું.

0: રાજસ્થાન ના હોય તો મારે કે એક ગુણ લે, એમાં એક ગુણ લઈને તમે વારે વારે આ વાત કરો તો કલ્યાણ મોક્ષ થાય અને મહારાજનો અતિશય પ્રસન્નતા થાય. એ મારે કહે કે જે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ. શ્રીજી મહારાજની પ્રસન્નતા કેટલી મોટી હોય તો આમાં પડવું આ બીજું બધું કાઢી જ નાખવું. અને આ બધા સારા સારા મૂલ્યો છે એ અપનાવવું, એને એ માર્ગે ચાલવું તો કામ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.
1: નું રસપાન કરાવે છે એવા પરમ પૂજ્ય જ્ઞાન વસલ સ્વામીનો પરિચય પહેલે જ દિવસે કોઠારી સ્વામીએ આપણને આપ્યો હતો. 12મા ધોરણ સુધી અમદાવાદની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર અભ્યાસ કર્યો ને ત્યારબાદ વિદ્યાનગરથી એમણે બી મિકેનિકલ કર્યું. સ્વામીશ્રીની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. પણ કહેવત કહે છે ને કે દરેક પોતપોતાના પક્ષનું કંઈક ને કંઈક રાખે, એમ કોઠારી સ્વામીએ પણ જ્ઞાન વસલ સ્વામીની એક પાસું આપણને કહ્યું નહોતું. એ મને આજે એમની એક સાથે પધરામણીમાં હું ગયો ત્યારે એમનું એક બીજું પાસું મને જે જોવાનું મળ્યું છે એ આપની સમક્ષ રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી. એટલે એમની રજા વગર પણ એ આપની સમક્ષ અહીંયા રજૂ કરું છું, ક્ષમા કરજો. આજે એક વડીલને અમે મળવા ગયા હતા, કોઠારી સ્વામી સાથે હતા. વડીલ હમણાં જ અમેરિકા ફરીને આવ્યા. સ્વામીશ્રી માટે એમને ખૂબ માન છે. અમેરિકામાં પણ હ્યુસ્ટનના મંદિરમાં એ પોતે ગયા હતા. આપણી સંસ્થાની દરેક પ્રવૃત્તિથી એ પોતે માહિતગાર છે. આ ઉપરાંત સંસ્થાનો જે વહીવટ છે એ વહીવટથી એ પોતે એટલા બધા ઇમ્પ્રેસ થયેલા છે કે સ્વામીશ્રીના વખાણ તો કરે પણ આપણી સંસ્થાનું જે વહીવટી માળખું છે એના પણ ખૂબ વખાણ આજે એમણે જ્ઞાન વસલ સ્વામી સાથે કર્યા. સામે ખેલાડી પણ એવા હતા કે જેથી કરીને એમની પાસે જે કંઈ વસ્તુ એમને જાણવી હતી એ ખૂબ પ્રેમથી અને મર્મથી જાણી લીધી. એમણે અનેક પ્રશ્નો પૂછ્યા. પછી છેલ્લે એમની જ્યારે મને પણ એમ થયું કે આ કેમ આટલું બધું આ બાબતમાં એમને પૂછે તો એમની સાથે આ જ વિષયની એટલે કે ક્રિકેટની જ કેમ ચર્ચા કરે છે. ક્રિકેટની ચર્ચા કરતા હતા. એ પોતે વલસાડના ખૂબ જાણીતા માજી રણજી ટ્રોફી પ્લેયર એવા આપણા સ્ટેડિયમના સર્જક શ્રી કાંતિભાઈ દેસાઈ KR દેસાઈની સાથે પોતે ચર્ચા કરતા હતા. ત્યારે વાત કરતાં કરતાં એ ખબર પડી કે પોતે પણ આપણે જે રોજ કથામાં જોઈએ છીએ ને કે સચિન તેંડુલકરે ઓફ સ્ટમ્પને લેગ સ્ટમ્પને બધું જે ટેકનિકલ ભાષાની અંદર વાત કરી શકે છે એનું કારણ છે કે પોતે પણ ટેકનિકલી ક્રિકેટના પણ એટલા જ માહિતગાર છે. કારણ કે ગુજરાત રાજ્યના જે અંડર 14 એટલે 14 વર્ષની નીચેના અને 16 વર્ષ નીચેના જે ખેલાડીઓની જે ટીમ છે એ ટીમમાં સતત 3 વર્ષ સુધી એ પોતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા છે એવા એક સુંદર મજાના ખેલાડી. એટલે ક્રિકેટના ખેલની અંદર તો એ પોતે માહિતગાર હતા પણ સ્વામીશ્રી એમને આજે આપણે 4 દિવસથી જોઈ રહ્યા છે કે કથાવાર્તાના જ્ઞાનની અંદર પણ મહારાજની એક એક જે આપણને વાતો કરે છે. 4 દિવસથી આપણે જોઈએ છે કે મહારાજ અને સ્વામી, મહારાજ અને સ્વામી, આ બે જે તુલનાત્મક આપણને વાત કરે છે એટલી બેલેન્સથી એ પોતે વાત કરે છે કે આપણે એમના આ 5 આવતીકાલે અંતિમ દિવસ છે એ પૂરો થઈ જશે તો પણ હું એમ માનું છું કે મહિનાઓ સુધી આ વાત આપણા મગજમાંથી નીકળશે નહીં ને આપણે ગોખ્યા કરશું એવા પરમ પૂજ્ય જ્ઞાન વસલ સ્વામીને વિનંતી કરું કે આજે 4થા દિવસની જે મહારાજ અને તેમના ભક્તો તેમ સ્વામી અને તેમના ભક્તો અંગેની પોતે વાત કરવાના છે એની શુભ શરૂઆત કરે એવી વિનંતી કરું. જય શ્રી સ્વામિનારાયણ.
2: આવ્યા અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબે લાવણ્ય તે જોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરિ સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામી

0: જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ગઈકાલે આપણે અપારણ અંતર્ગત એવી વાતો સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જે આકર્ષણ રહેલું હતું એવું જ આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં પણ છે. કે જેમ સેંકડો અને હજારો લોકોને શ્રીજી મહારાજના એક વાર દર્શન કરે, એક વાર એમની વાતો સાંભળે અને મહારાજ પ્રત્યે એમને અદ્વિતીય આકર્ષણ થઈ જતું, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના એક વખત દર્શન કરે, એક વખત એમની વાતો સાંભળે તો આપણા ગુરુહરિ પ્રત્યે પણ એવા સેંકડો અને હજારો લોકો છે જેમને અપાર આકર્ષણ થાય છે, એમના પ્રત્યે એક અહોભાવની લાગણી થાય છે અને અંતરથી પોતે ઝૂકી જાય છે. ત્યારે શ્રીજી મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાન અને સંત તો મનુષ્ય જેવા જ દેખાતા હોય, આપણી જેવા જ હોય, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, હરવું, ફરવું, આંખ, નાક, કાન, મોઢું, હાથ, પગ બધું આપણા જેવું જ હોય, પણ સહેજે મૂર્તિમાં એવું આકર્ષણ રહ્યું હોય, એવી દિવ્યતા રહી હોય કે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના એકવાર દર્શન કરે એના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન એ સર્વેની મૂર્તિમાં તણાઈ જાય. આ બધી વાતો આપણે ગઈકાલે સમજેલા અને છેલ્લે આપણે એમ વાત થયેલી કે આપણે વ્યક્તિત્વનું એક બીજું અદ્વિતીય પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો, અનેક સદગુણોએ વિભૂષિત એવો જ ભક્ત સમાજ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે, એવી જ રીતે અનેક ગુણે વિભૂષિત છે. આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે, કોઈ પણ ભગવાનના ભક્ત માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય, પક્ષ ઇત્યાદિ અનંત સદગુણોની જરૂર પડે છે. શ્રીજી મહારાજની કૃપાથી મહારાજના વખતમાં એવા સંતો ભક્તો હતા કે જેમના જીવનમાં ને વર્તનમાં આવા અનંત સદગુણોના દર્શન બધાને થતા, એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આજે એવો ભક્ત સમાજ છે, સંતો ભક્તો છે જેમના જીવનમાં ને વર્તનમાં આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય, પક્ષ આવા અનંત સદગુણોના દર્શન થાય છે. ત્યારે આપણે સમજી શકીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે છે. તો એ દ્રષ્ટિકોણ પરથી પણ આપણને સ્પષ્ટ અંતરમાં પ્રતીતિ આવે કે જો એવો ને એવો ભક્ત સમાજ હોય તો શ્રીજી મહારાજ પ્રગટ હોય તો જ થઈ શકે. તો એ દ્રષ્ટિકોણથી પણ આપણો અંતર કબૂલે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. જ્યારે આપણે સંસ્થાની વાત કરીએ કે સંસ્થાની મૌડીની વાત કરીએ તો લોકો એવું કહે છે કે એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર, કે કોઈ પણ સંસ્થા છે એ શું છે તો એના જે મૌડી છે, એના જે મુખ્ય નેતા છે એનો એક લાંબો પડછાયો જ છે. કેમ કે મુખ્ય વ્યક્તિની વિચારધારા ઉપર, એમની આવડત, બુદ્ધિશક્તિ ઉપર અને એમની જીવન ભાવના ઉપર એ સંસ્થાનું કેન્દ્રબિંદુ રહેલું છે. કારણ કે એ જેવા નિર્ણયો લે એવી સંસ્થાનો વિકાસ થાય અથવા તો સંસ્થા તૂટે. એટલે કહે છે કે ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. બીજી પણ એક વાત કરે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં જુઓ, ધ પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર, કે કોઈ પણ તમે સામાન્ય વસ્તુ, પદાર્થ માર્કેટમાં જુઓ તો એ પદાર્થ હાથમાં લઈને તમને બે વસ્તુ, બે વ્યક્તિનો અંદાજ આવે, એક તો એના ટેકનિશિયનનો કે ટેકનિકલી આ વસ્તુ કેવી રીતે બની હશે, કેવી સાઉન્ડ પ્રોડક્ટ છે. અને બીજાને મેનેજરનો અંદાજ આવે કે એને ફેક્ટરીમાંથી આ માલ પ્રોડ્યુસ થયો અને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડ્યો, કેવા ભાવમાં અને કેવું નેટવર્ક ગોઠવ્યું હશે. તો આ કહે છે કે પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર. એમ ભક્ત છે એને જોઈને પણ એના મેનેજરનો, એના ટેકનિશિયનનો વિચાર બધાને આવે કે જો આવા ભક્તો, હરિભક્તો જો આ સંપ્રદાયમાં છે તો એ સંસ્થાના મુખ્ય સૂત્રધાર પ્રમુખ સ્વામી મહારાજ કેવા હશે, એ સંસ્થાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજ કેવા હશે. એ સંતોને અને ભક્તોને જોઈને લોકો અંદાજ બાંધી શકે છે. અને ત્રીજી પણ એક વાત કહેવાય છે કે લીડર ઇઝ નોટ મેઝર્ડ બાય ધ નંબર ઓફ ફોલોઅર્સ હી હેઝ. કે કોઈ પણ નેતા છે એની પાછળ કેટલો સમુદાય એ ફરે છે એની પરથી એનો અંદાજ ન કાઢી શકાય. બટ હી ઇઝ મેઝર્ડ બાય ધ નંબર ઓફ પર્સન્સ હી પ્રોડ્યુસિસ ઓફ હિઝ ઓન કાઇન્ડ. કે પોતા જેવા કેટલા સક્ષમ વ્યક્તિઓ પોતાની સંસ્થામાં તૈયાર કરે છે એની પરથી એ નેતાનો અંદાજ બંધાય. તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજે બે રીતે કાર્ય કર્યું છે. જબરદસ્ત મોટો ભક્ત સમુદાય દેશ પ્રદેશમાં ઊભો કર્યો છે, પણ સાથે સાથે ક્વોલિટી પ્રોડક્ટ કે એવા નિયમ ધર્મે યુક્ત, એવા નિયમ નિશ્ચય પક્ષે યુક્ત, એવા ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિએ વિભૂષિત એવા હરિભક્તો, એવો ભક્ત સમાજ એમણે તૈયાર કર્યો છે. એટલે કે પોતાના જેવા, પોતે જેવા ભક્ત છે સ્વામિનારાયણ ભગવાનના, એવા ભક્તો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર તૈયાર કર્યા છે. ત્યારે એ પણ પોતે એક આદર્શ ગુરુ છે એની ચાડી ખાય છે. તો આ બધી વાતો પરથી આપણને દેખાય કે પોતાના કાર્ય પરથી કારણનો અંદાજ આવે. જેમ શ્રીજી મહારાજે કારણીના વચનામૃતમાં વાત કરી છે કે 10 મણની તલવાર પડી હોય અને પછી એ મ્યુઝિયમમાં હોય અત્યારે, તો કારણ કે અત્યારે તો એવા સમર્થ કાંડા અને બાવડા જોવા મળે નહીં કે 10 મણની તલવાર ઉપાડીને લડવા જાય. પણ મ્યુઝિયમમાં જે ક્યુરેટર હોય, ગાઈડ હોય, તમને કહે કે એક જમાનામાં એ કેવો યોદ્ધા હતો કે આ તલવાર એક હાથે વીંચતો હતો, તો આપણને અંદાજ આવે ને કે એનું કાંડું કેવું હશે, એનું બાહુબળ કેવા હશે. એમ કાર્ય પરથી કારણની ખબર પડે. તમે જયપુર જાઓ તો ત્યાં જયગઢમાં એક દ્રશ્ય છે, મોટું વોલપીસ છે. એ વોલપીસ એવું છે કે જ્યારે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ ચાલુ હતું ત્યારે અકબર પાસે એક સેનાપતિ હતા, અને એ સેનાપતિ એવા હતા કે રાણા પ્રતાપની સામે 1-to-1 લડી શકે એવો સમર્થ હતો. એ 7.5-8 ફૂટનો કદાવર માણસ. એટલે રાજા અકબરે પોતાના આ સેનાપતિને રાણા પ્રતાપની સામે મોકલ્યા. બંને 7-7.5 ફૂટના કદાવર માણસો અને બંને આમ ભાલા રમી શકે, તલવાર રમી શકે, અને એ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. બંને બાજુની સેના ઊભી રહી ગઈ એકવાર લડતી, અને આ બંનેનું યુદ્ધ જોતા હતા. કે બંને યુદ્ધમાં પણ એવા હોશિયાર, બંને એકબીજાના ઘા રોકતા હતા, બંને આફી ગયા હતા. પણ બંનેને ખબર હતી કે જો એકવાર મારાથી ચૂક થશે અને સામેવાળાનો ઘા મારી ઉપર પડશે એટલે મારા બે કટકા કરી નાખશે. એ યુદ્ધ ચાલ્યું, પણ પછી રાણા પ્રતાપે કહ્યું કે એમ કર, તને હું એક ઘા મારવા દઉં અને પછી હું તને એક ઘા મારું, પહેલો ચાન્સ તને. એટલે અકબરના સેનાપતિએ રાણા પ્રતાપ ઉપર ઘા કર્યો અને રાણા પ્રતાપે કાંડાથી એનું કાંડું અથડાયું, બંનેના કાંડા ઉતરી ગયા. અને પછી રાણા પ્રતાપે ઘા માર્યો છે, એ ઘા નો આટલો મોટો વોલપીસ છે. આ સાચી બનેલી વાત છે. રાણા પ્રતાપે માથા ઉપર ઘા માર્યો તો માથામાં લોખંડની હેલ્મેટ એના બે કટકા થઈ ગયા, માણસના એ ઉભા બે ફાળિયા થઈ ગયા, ઘોડા હતા ઘોડો તો એના બે કટકા થઈ ગયા, જમીનમાં 1.5 ફૂટ ખાડો પાડી દીધો. એ કેવી તાકાત હશે, ઘા કેવો હશે, એ આખું દ્રશ્ય છે. આટલું મોટું વોલપીસ, આખા બે ફાળિયા રીસર, જેમ લીંબુના બે ફાળિયા કરીએ ને એમ, એનું બખ્તર કેવું. એ માણસે બખ્તર લોખંડનું પહેરેલું હતું, એ લોખંડના બખ્તરના બે કટકા કરી નાખ્યા, એ ઘા કેવો હશે. હવે અંદાજ માંડીએ તો આપણને એમ થાય કે આ શું થાય. આપણને ખાલી પંપાળા માટે ગાલ ઉપર બે વાર આંગળી ફેરવે ને રાણા પ્રતાપ તો 4 દાંત પડી જાય. આવો હાથ જેનો હોય એ ખાલી વાલ કરે ને બે વાર તો 4 દાંત આપણા પડી જાય. એટલે કાર્ય પરથી કારણની ખબર પડે કે માણસ આવું કાર્ય કરી બતાવે તેનામાં શક્તિ કેવી હશે. એમ આવો ભક્ત સમાજ શ્રીજી મહારાજના વખતમાં દેખાતો એવો જ ભક્ત સમાજ આજે દેશ પ્રદેશમાં, અને હજી ભારતમાં તો ઠીક છે, અમેરિકામાં તો હળાહળ કળિયુગ અને હળાહળ રજોગુણની વચ્ચે આવો ભક્ત સમાજ દેખાય ત્યારે આપણે જાણીએ કે શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ છે, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે, ને તો આવો ભક્ત સમાજ અત્યારે આપણને જોવા ના મળે. એ ભક્ત સમાજ કેવો, તો ભક્તોના તો અનેક ગુણ રહેલા છે. પહેલી જ સેવાની વાત, શ્રીજી મહારાજે સેવાનો મહિમા ખૂબ કહ્યો છે મધ્યના 25મા વચના વ્રતમાં. મહારાજે કહ્યું કે આ ઉકા ખાચર જેવી સેવા કરવાનું જો વ્યસન પડે તો એના અંતઃકરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે. વળી મધ્યના 41મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જેમને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ જ મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આપણે મંદિરમાં આવ્યા હોય ને આપણને જે સેવા મળીએ, સાફ સુફીની સેવા મળી, પીરસવાની સેવા મળી, બૂટ ચંપલ સાચવવાની સેવા મળી, સભા વ્યવસ્થાની સેવા મળી, સાફ સુફીની મળી, જે સેવા મળી પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા માની, ઓહો પુરુષોત્તમ નારાયણના દરબારમાં, પ્રમુખ સ્વામી મહારાજના દરબારમાં મને આ સેવા મળી, ઓહો મારા બહુ મોટા ભાગ્ય, એમ સમજીને સેવા કરવી, એવી વાત આપણને શ્રીજી મહારાજે શીખવાડી છે. એટલે આવો સેવાનો મહિમા મહારાજે કહ્યો છે. ત્યારે મહારાજના વખતમાં પણ એવા ભક્તો હતા અને આજે પણ છે, કે આવો સેવાનો મહિમા સમજી સર્વ પ્રકારે આવી સમજણ રાખીને તને મને ધને ભગવાન અને સંતને સેવાએ કરીને રાજી કર્યા છે. શ્રીજી મહારાજ ત્યાં ગઢડાનું મંદિર જ્યારે બાંધતા હતા તે વખતે બધા કાઠી દરબારોએ સેવા લખાવી, 2000 રૂપિયા 3000 રૂપિયાની સેવાઓ બધાએ લખાઈ. એટલે અત્યારના જમાનામાં તો લાખો રૂપિયાની એ સેવા કહેવાય, કારણ કે શ્રીજી મહારાજના વખતમાં 12 રૂપિયે તોલો સોનું હતું અને ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય, આંતરરાષ્ટ્રીય નાણું, કે તે જમાનામાં કોઈ પણની કિંમત, રેવન્યુ કે કોઈ પણ વસ્તુ હોય આજેની કિંમત શું છે તો એ સોના પ્રમાણે નક્કી થાય, કે તે વખતે સોનાની કિંમત શું હતી ને આજે શું છે. સોનું છે આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય. તો 12 રૂપિયે તોલો સોનું, તે વખતે 2000 રૂપિયાની સેવા, એટલે 250 તોલા સોનાની સેવા કરી કહેવાય. આજે 250 તોલા સોનાની સેવા કરે એટલે એટલી કિંમતની સેવા થઈ કહેવાય. પણ લાઈનમાં દુબળી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને માથેથી ફાડ્યું ઉતાર્યું અને એક પછી એક આંટો ખોલતા ખોલતા 13 દોકડા શ્રીજી મહારાજના હાથમાં આપ્યા અને મહારાજને કહે કે મહારાજ અમારી સેવા. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ કે ગોપીનાથ મહારાજની જય. ત્યારે બધા કાઠી દરબારમાં એમ થયું કે અમે લોકોએ આટલી સારી સેવા કરી છે અને મહારાજ જય બોલાવી નહીં, અને આને વળી દુબળી ભટ્ટ આવો ગરીબ માણસ એને તો વળી એવી શું સેવા કરી નાખી હશે કે મહારાજ ગોપીનાથ મહારાજની જય બોલાવે છે. ત્યારે કે મહારાજ શું જય બોલાવો છો, શું દુબળી ભટ્ટે સેવા કરી. મહારાજ કે જો આ 13 દોકડા એમણે આપ્યા. ત્યારે બધા કાઠી દરબારો હસ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો તમારા બધાના ઘરે તો માણકીઓ પૂછડા ઝાટકે છે અને 3-3, 4-4 પેઢીનું બાજુ પર રાખીને તમે અમને સેવા આપી છે, અને આ બિચારા ભગતે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પોતાની મરણ મૂડી પણ એમને રાખી નથી, એટલે ગોપીનાથ મહારાજની જય અમે બોલાવી. પણ જો આવા ભક્તો હતા કે સેવાનો મહિમા સમજી પોતાના ભાગ્યની ભાગ્ય માનીને આવી રીતે સર્વસ્વ સમર્પણ કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. રાજકોટમાં જ્યારે શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એના આગળના વર્ષોમાં લખણી ચાલુ હતી, બધા હરિભક્તો લખાવા આવતા હતા સેવા. ઘણા બધા હરિભક્તોએ ખૂબ સારી સેવા લખાવી. એમાં ત્યાં રૈયા રોડ વિસ્તારના એક હરિભક્ત છે નારાયણભાઈ, એ સ્વામી પાસે આવ્યા. સ્વામી એમને વર્ષોથી ઓળખે, કારણ કે યોગીજી મહારાજના વખતથી કાયમ અન્નકૂટનો ઉત્સવ ગોંડલ કરવા માટે જાય. એમને ફરસાણની સામાન્ય લારી છે એટલે ત્યાં અન્નકૂટ વખતે બધી હરિભક્તોની બધી રસોઈ બનાવવા માટે જાય, યોગી મહારાજ એમને આજ્ઞા કરેલી. એટલે સ્વામી એમ વર્ષોથી ઓળખે પણ અત્યંત સામાન્ય સ્થિતિના હરિભક્ત. એ આમ લાઈનમાં આવ્યા ને એ કંઈ બોલે પહેલાં સ્વામીએ જ એમનો હાથ પકડીને કીધું, નારાયણભાઈ તમારે રોજ 11 માળા ફેરવવાની કે મંદિર સર્વોપરી થઈ જાય, સંતો હરિભક્તોની બધાની તબિયત સારી રહે, કંઈ નુકસાન બીજું કંઈ અહીંયા અકસ્માત ન થાય અને બધાની સેવા પૂર્ણ થઈ જાય. કે ના સ્વામી એ તો હું ફેરવીશ રોજ 11 માળા તમે આજ્ઞા કરીએ એટલે, પણ મને કંઈક પૈસાની સેવા કહો. સ્વામી કે તમારી બધી સેવા આવી ગઈ. તો કે ના સ્વામી કંઈક સેવા કહો. સ્વામી કે તમારી બચત કેટલી થાય. એ નારાયણભાઈ હસવા માંડ્યા કે સ્વામી બચતને કોણ પૂછે છે, એક જ ટાઈમ ખાઉં છું બપોરે અને રાત્રે લોટો પાણી પીને સૂઈ જાઉં છું. પછી હસતા હસતા કે ભગવાનની બહુ કૃપા, તે આપણે કુદરતી એકટાણા થાય છે કે. કેટલી સામાન્ય પરિસ્થિતિ કહેવાય, કેટલા ગરીબ કહેવાય, પણ એનો કેફ. એ નારાયણભાઈને આપણે જોઈએ ને આપણને અંતરમાં બળ મળે, બોલો એવા ભક્તરાજ છે. પ્રાપ્તિનો આનંદ છે, સ્વામી કે બસ તો તમે 11 માળા ફેરો છો કે ના સાંઈ તમે મને કંઈક સેવા કહો. પણ કે સ્વામી કે તમે સેવા કેવી રીતે કરશો? એ કે સ્વામી રોજ હું 5-10 તો ના બચાવી શકું, 10 પૈસા તો હું રોજ બચાવું તો હું બધી સેવા કરી શકું. સાંઈ કે સારું તો તમે 5 રૂપિયાની સેવા કરજો. એ કે ના ના સ્વામી થોડાક વધારે કહો, 5 તો ઓછા કહેવાય, થોડાક વધારે કહો. હવે આગળ પાછળ બધા હરિભક્તો હજારોમાં લાખોમાં સેવા લખાવતા હતા કે ના સ્વામી કહો. અને રિસરામ ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય, આજુબાજુ ઉભેલા બધા સંતો એ વખત એ દ્રશ્ય જોયું. સ્વામીએ ત્યાં સુધી નારાયણભાઈનો હાથ પકડી રાખેલો કે બાપા વધારે કહો. સ્વામી કે સારું 11 રૂપિયાની સેવા કરજો. સ્વામી કે ઉતાવળ ના કરતા, તમે તમારા શાંતિથી 2-3 વર્ષે પૂરા કરજો. એ કે નાના સ્વામી એમ તો હું 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઈશ. કે બોલે કેફથી બોલે, હા કે નાના સ્વામી એમ તો 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઉં. કે હજી વધારે કહો. એમ કરતા કરતા બાપાને છે 125 રૂપિયા સુધી લઈ ગયા. પછી સ્વામી કે બસ હવે તમારી સેવા પૂરી થઈ ગઈ, હવે આગળ તમે બોલતા નહીં. કે નાના સ્વામી હું 125 રૂપિયાની સેવા કરી દઈશ. 3 વર્ષે ભગતે 125 રૂપિયા પૂરા કર્યા. પણ એ સેવા લખાવીને દરવાજાની બહાર આમ રૂમની બહાર જતા હતા, બીજા હરિભક્ત નજીક આવી ગયા. યોગી સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી, બીજા હરિભક્તની ઓળખાણ સ્વામીને કરાવતા હતા, પણ સ્વામીનું એ તરફ ધ્યાન જ નહીં. સ્વામી એક ધારું નારાયણભાઈ સામે આમ જોઈ રહ્યા. સ્વામીના બંને આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગાતરિયાથી સ્વામી આંખ લૂછી. સ્વામી કે દુબળી ભટ્ટની જેવી સેવા નારાયણભાઈની થઈ ગઈ. અને પછી આ બાજુ ફરી અને યોગી સ્વરૂપ સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે કોઠારી હવે તમારું મંદિર થઈ જશે, હવે બાકી નહીં રહે કાંઈ. કારણ કે જો આવા નાના હરિભક્તને પણ આટલી એક ભાવના હોય કે મારે સેવા કરવી છે મંદિરની, પછી મંદિરમાં શું બાકી રહે? સ્વામી કે કોઠારી તમારું મંદિર હવે થઈ ગયું, પૂરું થઈ જશે. તો મહારાજે આવી રીતે દુબળી ભટ્ટની સેવા સ્વીકારી, પણ મહિમાથી આવી રીતે એનું ગાન કર્યું કે ગોપીનાથ મહારાજની જય એમ સ્વામી આવું બોલ્યા. સ્વામી કે તમારું મંદિર હવે થઈ ગયું. એ જ શબ્દો છે, જુદી રીતે. પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં તો આજે છે અને સેવા તો સર્વસ્વ અર્પણ કરે, પણ મરજી જાણીને સેવા કરતા. શ્રીજી મહારાજ ત્યાં જમરાડામાં હતા, ત્યાં ગંગારામને ત્યાં, અને મહારાજ જમવા બેઠા અને ગંગારામના પત્નીએ બધી રસોઈ બનાવી હતી. મહારાજ પહેલી જ વખત એમના ઘરે જમવા પધારતા હતા એટલે મહારાજને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. મહારાજ કે તમે અમને જમાડો છો, પણ અમારે તો અહીંથી તાત્કાલિક અત્યારે કાર્યાણી પહોંચવું છે, બપોરે ને બપોરે, મારે બપોરા કરવા જ નથી, અને તમે આટલું જમાડો છો. ના ના મહારાજ જમો. એમ કરીને એમ આકંઠ તૃપ્ત કરી દીધા મહારાજને. મહારાજ કે હવે મારાથી ઘોડે સવારી નહીં થાય, હવે હું ઘોડા ઉપર નહીં બેસું, ઘોડો ચાલતો ને ઉછળે તો મારાથી હવે બેસાશે નહીં. એટલે ઘોડો નાજા જોગેને આપી દીધો. મહારાજ કે ગાડું જોડો, લાંબુ ગાડું જોડ્યું, ગાડલા પાથર મહારાજ સૂતા ગાડલામ, અને આગળ આ જમરાડાના ગંગારામ હતા એ પોતે ગાડું ચલાવતા હતા. પણ એટલી ફર્સ્ટ ક્લાસ રીતે ગાડું ચલાવતા હતા કે મહારાજને જરા આમ ખાડા ટેકરા આવે તો જરા ઓળંગી જાય ને મહારાજને જરા આંચકા ન આવે. થોડી વાર મહારાજ સૂતા હશે ને પછી પાછો તડકો શરૂ થયો એટલે મહારાજ જાગ્યા. આગળ આવીને મહારાજ બેઠા અને મહારાજે બે બળદ જોયા અને મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે વાહ ગંગારામ, તમારા બળદ તો બહુ જાતવાન છે. અને પછી એકદમ ગંગારામની સામે જોઈને મહારાજ કે ચલાવનારો જાતવાન છે કે આટલું બોલ્યા. અને ગંગારામે તરત બળદની રાસ હતી એ શ્રીજી મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી તે હવે આ બે બળદ એ તમારા અને બળદનો ચલાવનારો હું એ તમારો, કૃષ્ણાર્પણ. મહારાજ કે ભગત અમને તો સારું લાગ્યું એટલે અમે વખાણ કર્યા, અમારે કંઈ જોઈતું નથી. કે મહારાજ આપની દ્રષ્ટિ પડી અને આપના અંતરમાંથી આ શબ્દો નીકળ્યા એટલે હવે આ બે બળદ ઘરે પાછા આવે નહીં, હવે પાછા નહીં લાવવાના, અને હુંય પાછો ના જોઉં. મહારાજ કે ભગત હજી તમારા તો બૈરા છોકરા છે, પૈણાવા લાયક છે હજી છોકરા દીકરીઓ બધી, એટલે તમે જાઓ પાછા. પણ બે બળદ કે મહારાજ તમારી સેવામાં. અને મહારાજ કાર્યાણી ગયા અને ત્યાં વસ્તા ખાચાના દરબારમાં સાંજે સભા થઈ અને મહારાજે સભાની વચ્ચે આ ગંગારામને ઊભા કર્યા અને બધા કાઠી દરબારોની વચ્ચે આ પટેલના વખાણ કર્યા. મહારાજ કે અમને સર્વસ્વ બધું આપી રહ્યા, અમારી મરજી જાણી અને એમણે સેવા કરી છે. અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ બળીએ સર્વસ્વ અર્પણ કર્યું પોતાનું, એમ આજે ગંગારામે પોતાનું સર્વસ્વ અમને અર્પણ કર્યું છે. કારણ કે પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયા, જેમ બળીરાજે પોતાનો દેહ પણ છેલ્લે આપી દીધો ભગવાનને, એમ પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયેલા. અને પછી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જેમ બળીરાજાનું આખ્યાન ગવાશે એમ અમારા ગંગારામનું પણ આખ્યાન ગવાશે. જો આજે આપણે ગાયું ને 200 વર્ષ પછી, કારણ કે શ્રીજી મહારાજનું વરદાન છે. જો કહેવાનું શું કે આવી રીતે મરજી જાણીને પોતે સેવા કરતા. આણંદના આપણા હરિભક્ત છે અરુણભાઈ, સંયોજક છે અત્યારે, એમનો એક દીકરો સાધુ પણ છે. એ અરુણભાઈ 1983 સાલમાં પોતે તો અત્યારે સૌરાષ્ટ્ર સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર છે, આપણે નિષ્ઠાવાન હરિભક્ત છે. તે 83 સાલમાં જે સ્કૂટર નવું લીધેલું અને બોચાસન સ્વામી પાસે પ્રસાદીનું કરાવવા ગયા, સ્વામી ઠાકોરજીના દર્શન કરવા માટે ઉપર ગયા હતા, નીચે ઉતરતા હતા અને સંતોએ વાત કરી કે અરુણભાઈનું સ્કૂટર પૂજન કરવાનું છે. સ્વામી કે વાહ, અરુણભાઈએ સ્કૂટર લીધું. ત્યાં સુધી સ્વામી રોજ એને સાયકલ ઉપર ફરતા જોતા હતા. બધી સભાઓમાં જવાનું હોય આણંદ ને આજુબાજુના ગામોમાં તો ત્યાં વળી બસમાં જાય, પણ આણંદમાં બધે સાયકલ ઉપર જ ફરતા. ત્યાં સ્વામી નીચે આવ્યા અને પછી ઠાકોરજી મૂકેલા હતા સંતો, સ્વામીએ પૂજન કર્યું, ચાંદલા કર્યા, તિલક ચાંદલો કર્યો, અરુણભાઈને ચાંદલો કર્યો. સ્વામી દરમિયાન પૂછતા હતા એમની ટેવ પ્રમાણે કયું સ્કૂટર છે અને શું ભાવ આવ્યો ને કેટલી એવરેજ આપે એને બધું પૂછતા હતા. અને છેલ્લે આમ આખી એક પ્રદક્ષિણા કરતા કરતા સ્વામી 4-5 જગ્યાએ ચાંદલા કર્યા. અને અરુણભાઈને એમ થયું કે બધે ચાંદલા કર્યા તો ચાવી ઉપર ચાંદલો કરે, એટલે હાથમાં ચાવી હતી અને સ્વામીને આમ ચાંદલો કરવા માટે આમ ચાવી ધરી અને ધરી અને સ્વામી લઈ લીધી. સ્વામી કે હારું, તમારા મંદિરમાં સેવામાં આપવું હોય તો અમે રાજી છીએ. લે, ચાંદલો કરવા માટે ચાવી ધરેલી, એ સ્વામી હાથમાં લઈ લીધી ચાવી. સ્વામી કે હારું, તમારી ભાવના છે તે સારું. આટલું બોલ્યા અને અરુણભાઈએ તરત મન ફેરવી નાખ્યું. સ્વામી કે બાપા, એટલા માટે જ હું લાવ્યો છું, આપણે બોચાસન મંદિરમાં આપણે એકાઉન્ટન્ટ છે અને બપોરે બોરસદ કે આણંદ આવવું હોય છે તે 11-12 વાગે બસમાં બેસીને આવે છે, વળી એની પાસે કેશ ને ચેક ને બધું હોય મંદિરનું, એની કરતાં પોતાનું વાહન હોય તો બહુ સારું. એટલે ઘણા વખતથી મારા મનમાં ઈચ્છા હતી એટલે પછી આ એની માટે જ હું લાવ્યો છું. તરત પોતાનું મન ફેરવી નાખ્યું. આને ખરેખર ભક્તપણું કહેવાય. આ ટાઈમે ન થઈ શકે. આ તમે વિચારજો ઘરે જઈને, ખાલી એમ માનસી કરજો કે આવું કંઈક થાય તો થોડી ધ્રુજારી આવી જશે. 18 વર્ષની નોકરી પછી ગાડી લીધી હોય, એ લોન ઉપર લીધી હોય 50%, અને પ્રમુખ સાહેબ પાસે પૂજન કરાવવા જાવ, પ્રમુખ સાહેબ ધબ્બો મારી દે તો ધ્રુજી જઈએ. હા, પણ જો આવા ભક્તો, આવી સમજણ. પણ અરુણભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં બાપા બોલ્યા પછી હું આવું બોલ્યો અને તે વખતે સ્વામીજી મારી આમ સામું જોયું અને એ આંખો એમાંથી જે આમ પ્રેમનો ધોધ વરસતો હતો. સ્વામી પણ આંખ દ્વારા કહી રહ્યા હતા કે હું પણ જાણું છું કે મેં આ સેવા લીધી અને તમે જે બોલ્યા એ તમારું મન તમે તાત્કાલિક મારી રૂચિમાં ફેરવી નાખ્યું. એ પણ સ્વામી જાણતા હોય એ બધા ભાવ સ્વામી આંખ દ્વારા કહી દીધા. અરુણભાઈ કે હજી એ આંખો ભૂલાતી નથી, હજી એ મૂર્તિની સ્મૃતિ એમની એમ ઈદમ સાંભળે છે. અને પૂજા કરવા બેસું ત્યારે પહેલી એ મૂર્તિ સાંભળે કે બોચાસનમાં 83 સાલમાં સ્કૂટર લઈને ઉભેલો અને આવી રીતે સ્વામી મારા હાથમાંથી ચાવી લીધેલી. કારણ કે સ્કૂટરની ચાવી લીધી તો આજે ગાડીની ચાવી આપી છે, ગાડીમાં ફરે છે, સુખી છે. પણ જો કહેવાનું શું કે આવી ભક્તોની સમજણ હતી કે મહારાજની મરજી જાણીને પોતે સેવા કરતા તો જેમ ગંગારામે બળદની રાસ શ્રીજી મહારાજના હાથમાં તરત આપી દીધી એમ અરુણભાઈએ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે ચાવી લીધી, તરત સમજણ પાકી રાખી લીધી. તો આવી રીતે મરજી જાણીને પોતે આવી રીતે સેવા કરતા તો આવા ભક્તો હતા શ્રીજી મહારાજના વખતમાં, અને આજે પણ આવા ભક્તોના આપણને દર્શન થાય છે. સાથે સાથે સેવાનો એક બીજો દ્રષ્ટિકોણ એ છે કે પોતાનું માન મૂકીને, દરજ્જો મૂકીને, સ્ટેટસ મૂકીને જે સેવા કરવી એ બહુ જ અઘરી વસ્તુ છે. માણસ બીજી રીતે સેવા કરે, આર્થિક રીતે કરી નાખે સેવા, પણ માન મૂકીને દેહ કરીને સેવા કરવી એ બહુ જ અઘરી છે. શ્રીજી મહારાજના વખતમાં શિવલાલ શેઠના પિતા શ્રી ભગા દોશી એ પોતે મોટા નગર શેઠ હતા અને ભાવનગર દરબારમાં એમની ખુરશી પડતી, અને તે વખતે એ 9 લાખ રૂપિયાના આસામી હતા. જ્યારે 10 કે 12 રૂપિયા તોલો સોનું હતું એ વખતે 9 લાખ રૂપિયા એમની પાસે હતા, એટલે અત્યારના તો 9 કરોડ રૂપિયા જેવું થઈ ગયું. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, આખા જૈન સમાજમાં એ પોતે આગેવાન હતા. પણ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભગા દોશીનું બહુ સ્થૂળ શરીર હતું, શરીર બહુ જાડા હતા, પણ ગઢડામાં કે વડતાલમાં કે કારણીમાં જ્યાં પણ ઉત્સવ સમયે શ્રીજી મહારાજ ઉજવે ત્યાં અગાઉથી 1 અઠવાડિયા પહેલાં પોલે પહોંચી જતા. કોઈ સ્વયંસેવક દળની નોંધણી નહોતી થતી, હા, તોય અગાઉથી પોલે પહોંચી જાય. અને એ ભગા દોશી આટલા મોટા નગર શેઠ હોવા છતાં સવારે 4 વાગે ઉઠી અને રસોડામાં જાય તૈયાર થઈને અને રસોઈયાઓ પાસે બધી રસોઈ ચાલુ કરાવી દે. આગલે દિવસે રાત્રે બધા મહિલા મંડળને ભેગા કરીને બધાને એને શાક કપાવી રાખ્યું અને બધી સેવા કરાવી રાખી હોય. 6 વાગ્યા સુધી રસોડામાં ઉભા રહે ભગા દોશી, અને પછી શ્રીજી મહારાજ ત્યાં લીમતરુ નીચે પૂજા કરવા આવવાના હોય એટલે પૂજાની બધી સામગ્રી ગોઠવવાની હોય એ ગોઠવે. હરિભક્તો માટે પોતે પાથરના જાતે પાથરતા. પછી કોઈ હરિભક્ત ત્યાં ઉતારે આવ્યા હોય, કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, એને પોતે પોતાના માણસો દ્વારા ગરમ પાણીની ડોલ પહોંચાડાવતા. સભા પૂરી થાય એટલે પાથરણા ઉચકી લે અને આ બાજુ થાળ તૈયાર થઈ ગયો હોય એટલે બ્રાહ્મણ પાસે થાળ વાસુદેવ નારાયણના ઓરડે મોકલી દે. ત્યાંથી પછી બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા, પીરસવાની ટેબલ ને બધું જે ગોઠવવાનું હોય એ બધું ગોઠવાડી દે, માથે ઉભા રહીને બધું કરાવડાવે. પોતાના દીકરાના લગ્નમાં જેમ બધી વ્યવસ્થા બાપ કરતો હોય એવી રીતે ભગા દોશી નિર્માનીપણે દરેક સમય આ ઉત્સવમાં આવા મોટા નગર શેઠ હોવા છતાં પણ પોતે સેવા કરતા. અને છેલ્લે સાંજે પોતે થાકી રહે તોય ઉતારે બધાને દાંતણ પોતે જાતે મોકલાવતા. અને એવા મોટેરા હરિભક્તો હોય એને જાતે પોતે પૂછલી જતા કે કંઈ તકલીફ હોય તો કહેજો, ઉતારાની, રહેવાની, જમવાની, નાવા ધોવાની બધી. આવી સેવા એ કરતા તે અદભુત આનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ ભગાદુષી ઉપર કાયમ રહેતી. આ એક વાક્ય લખ્યું છે, પણ એક વાક્યની કિંમત કેટલી? શું લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ કાયમ ભગાદુષી ઉપર રહેતી, કે કાયમ એમની ઉપર કૃપા પ્રેમની દ્રષ્ટિ રહેતી. તો જો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા કે પોતે આવા પ્રતિષ્ઠિત હોય સમાજમાં, પણ ઉત્સવ સમયમાં આવે કે શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે પોતે એકદમ હલકા થઈને સેવા કરતા, એકદમ નીચા રહીને પોતે સેવા કરતા, અને જેમ પોતે સર્વસ્વ દેહ કરીને પોતે આ ઝૂકી જતા. તો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા, એવા હરિભક્તો આજે પણ આપણા સંપ્રદાયમાં છે. અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટમાં લોસ એન્જલસમાં આપણા હરિભક્ત છે જીતુભાઈ મહેતા, એ પોતે ત્યાં અત્યારે નાસામાં સાયન્ટિસ્ટ છે. નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, જે અમેરિકાની સંસ્થા ઉપગ્રહ અને રોકેટ્સને બધું લોન્ચ કરે છે અંતરિક્ષમાં, એ નાસા લોન્ચ કરે છે. અને આખી દુનિયાની અગ્રીમ કક્ષાની, પ્રથમ કક્ષાની આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એ નાસામાં આ જીતુભાઈ મહેતા પોતે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ. અને કેવા વૈજ્ઞાનિક છે, 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. ખ્યાલ આવ્યો? 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. જીતુ મહેતાને 30 રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અને હમણાં જે 2 વર્ષ પહેલા અમેરિકાએ માર્સ ઉપર જે વોયેજર મોકલ્યું 3 કે 4 વર્ષ પહેલા, એ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ, એટલે ત્યાં અહીં બેઠા બેઠા ત્યાં મંગળના ગ્રહ ઉપરના ફોટોગ્રાફ પાડી શકે અને તરત બીમ થઈને અને લાખો કિલોમીટર દૂર અહીંયા પૃથ્વી ઉપર એઝ ઇટ ઇઝ એ ફોટોગ્રાફ મળી જાય, એ જે રિમોટ સેન્સિંગની આખી ટેકનોલોજી એ જીતુ મહેતાએ ડેવલપ કરેલી. એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે, અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત છે, વેસ્ટઝોનના આપણા કમિટીમાં ટ્રસ્ટી છે, ફર્સ્ટ ક્લાસ પૂજાપાઠ કરે છે, બફકાદાર તિલક ચાંદલો કરે છે. આ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ એમને મોકલ્યું એની માટે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું છે. હમણાં અમેરિકાના અત્યારે તત્કાલીન પ્રમુખ છે જ્યોર્જ બુશ, એમણે પણ આગલી ટર્મ વખતે જીતુભાઈ મહેતાને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું, કારણ કે 30 જેટલા તો રાષ્ટ્રીય એવોર્ડ એમને મળેલા છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ બિલ ક્લિન્ટનને મળવા માટે, એમની પાસેથી પુરસ્કાર મેળવવા માટે જ્યારે વ્હાઇટ હાઉસમાં ગયા, બફકાદાર તિલક ચાંદલો કરીને ગયેલા અને કેપ સાથે, ખિસ્સામાં પોકેટ કેલેન્ડર લઈને પ્રમુખ સ્વામીનું, અને હાથમાં જે બેગ હતી એમાં બ્રોશર ભરાઈને ગયા હતા કે જો ચાન્સ મળે તો અમેરિકાના પ્રમુખને આજે મહિમા ઠપકારી દેવો છે. બરોબર, જો મને પૂછે કે વોટ ઇઝ ધીસ ઓન યોર ફોરહેડ, જો આ કપાળ ઉપર શું છે એવું જો પૂછે, ભૂલથી જો એ પૂછી બેઠો તો મહારાજ સ્વામીનો મહિમા કહી દેવો છે આજે, કે કોણ શ્રીજી મહારાજ ને કોણ પ્રમુખ સ્વામી મહારાજ. ચાન્સ જોતા હતા. અને એ દરમિયાન એમની વાતચીત પણ આ બધી મહિમાની થયેલી. જ્યોર્જ બુશે તો એમને પૂછેલું અને વાતચીત બધા તિલકચંદ્રના મહિમાની કરેલી. પણ જો આવી રીતે પોતે નિષ્ઠાવાન હરિભક્તને આટલી અસ્મિતાવાળા, હવે આટલા મોટા માણસ છે તો આપણે વચ્ચે વાત કરી લઈએ, અને વ્હાઇટ હાઉસમાં અને નાસાની ઓફિસમાં બેસતી વખતે એમને તિલક ચાંદલો કરવાની શરમ આવતી નથી, અને 5,000 રૂપિયાનો પગાર હોય ઇન્સર્ટ કરીને જતો હતો કે ના મારા સાહેબ પાસે મને જતા શરમ આવે, હવે તને કોણ પૂછે છે, તાર જેવા બધા 70 ભાવે અહીંયા નવસારી ફરતા હોય છે, તો કે ના મારે મોટા સાહેબોને મળવાનું હોય ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે. તે જીતુ મહેતા કરતા કે આપણે અહીં મોટા બેઠા છીએ, વિચાર કરો છીએ આ કક્ષાની વ્યક્તિ કેવા લોકોને મળતા હશે, કઈ કક્ષાના માણસોને મળતા હશે, પણ અસ્મિતાથી તિલક ચાંદલો કરે છે કે મારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે, મારા ઈષ્ટદેવ ને મારા ગુરુની આજ્ઞા છે, એટલે મારે આ તિલક ચાંદલો કરવો જોઈએ. અસ્મિતાથી પોતે તિલક ચાંદલો કરે છે. એટલે આપણે પણ જે તિલક ચાંદલો ના કરતા હોય એને થોડુંક આ જીતુ મહેતાનો પ્રસંગ વિચારી અને ઘરે મનન કરીને વિચારજો કે આજ સુધી તો નથી કર્યો પણ કાલથી આપણે બપકાદાર તિલક ચાંદલો કરવો જોઈએ. જો આપણે કોઈનો બીજી રીતે અવગુણ લેતા નથી, પણ જો આ મુસલમાનો છે બધા એ દાઢી રાખે છે, ટોપી રાખે છે કે નહીં, એમનો એ ધર્મ છે તો એ રાખે છે, બહુ સારું. જેને જે વાત ગમી, જેને જે વાત સાચી લાગી એ પોતે કરતા હોય છે. ત્યાં જ્યુઝને અમે લોકો અમેરિકામાં જોયેલા, મેનહટન તો ન્યુયોર્કનો કોસ્ટલીએસ્ટ એરિયા છે, આખા દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 8 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા મળતી હોય છે ત્યાં. ખબર પડી કે ચક્કર આયા? હું સભાના અવસ્થામાં બોલું છું. હા, આમ જો ઊંઘમાં નથી બોલતો. આટલી કોસ્ટલી એરિયામાં 3-3, 4-4, 5-5 હજાર સ્ક્વેર ફૂટના શોરૂમમાં બેઠા હોય છે જ્યુઝ. 12-2 મર્સિડીઝ પડી હોય, 2 રોલ્સ પડી હોય, બધી શોફર ડ્રીવન પડી હોય, પણ પેલીની નાની ટોપી પહેરીને બેઠા હોય, આટલી દાઢી રાખીને. આખી દુનિયા જાણે કે આ યહૂદી છે, જ્યુઝ છે, એટલી અસ્મિતાથી રમડતા હોય છે. જ્યુઝની છોકરી હોય, એના લગ્ન હોય, એના લગ્ન નક્કી થતા પેલા છોકરાને ચોખ્ખું પૂછે, હિબ્રુ બોલતા આવડે છે એમની ભાષા? પેલો છોકરો જો અમેરિકામાં ઉછર્યો ને ત્યાં જન્મે, ના પડે કે ના મને હિબ્રુ નથી આવડતી, તો કે જા ચાલ તાજો લગ્ન નથી કરવા, પેલા હિબ્રુ શીખે આપણી ભાષા પછી લગ્ન કરું. જો દરેકને પોતાના ધર્મની આટલી અસ્મિતા હોય છે. અમે બાપા સાથે ત્યાં સિંગાપુર હતા, VIP લોન્જમાં સ્વામી બાપા બેઠેલા, અને અમને ત્યાં પ્લેન માટે લેવા માટે ત્યાં ઓફિશિયલ્સ આવ્યા, એટલે અમે પેલા સામાનની વ્યવસ્થામાં હતા, એટલે વિશ્વસ્વરૂપ સાહેબ અંબે સંતો પહેલાં બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને અમે એક દ્રશ્ય જોયું, અમે ત્યાં ખૂણે ઊભા રહ્યા, એમ કે સ્વામી બાપા અમને બહાર આવે ને તો આપણે દેખાડીએ. પછી સ્વામી બાપા બહાર આવે એટલે અમે દેખાડ્યું બાપાને. સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 1:30 વાગે નમાઝનો ટાઈમ થયો હશે, તો બધા 25 મુસ્લિમો નમાઝ પડવા માટે બેઠેલા. આજુબાજુ અવર જવર ઘોંઘાટ બધું હતું, પણ એમનો ટાઈમ થયો પ્રાર્થનાનો, એટલે જાહેરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નમાઝ પડતા અમે જોયેલા. અને આપણે એમ કે પૂજા કરને સાહેબ ટાઈમ નથી મળતો, હવે ગપ્પા મારે છે, ટીવી જોવા છે ત્યારે ટાઈમ મળે છે? આમ તો આટા ફેરાના આશીર્વાદ ગામમાં કરે છે તારે, કારણ કે તિલક ચાંદલો કરે, તો કે સ્વામી ખબર નહીં યાર, શરમ આવે છે. શું શરમ આવે છે? માઈ કાંગલો છું, બીજી કેટલી જાતની શરમ નથી આવતી, આ શરમ છે નહીં આવે છે. લોકો જો પોતપોતાના ધર્મમાં કેટલી બધી અસ્મિતા હોય છે, અને આમ પ્રેમથી કરતા હોય છે અને કેફથી કરતા હોય છે કે યસ હું આ ધર્મમાં માનું છું, મારી આ માન્યતા છે, હું કોઈને નડતો તો છું નહીં, કોઈને ઓફેન્ડ તો હું કરતો નથી, હું મને આ માન્યતા છે હું કરું છું. તો આપણે પણ આપણી પૂજાને તિલક ચાંદલો આવી રીતે નિયમિત કરવો જોઈએ અને વ્યવસ્થિત કરવો જોઈએ. અને સારું તિલક ચાંદલો કરીને કોઈક પૂછે કે સ્વામિનારાયણ છો, તો કહેવાય કે હા સ્વામિનારાયણ છું, કે પ્રમુખ સ્વામીનો શિષ્ય છું, એમ કહીને બે વાત મહિમાની કરાય. અને ખિસ્સામાં વોલેટ રાખીએ છીએ, ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ, કિચન રાખીએ છીએ, બીજા ફોટોગ્રાફ રાખીએ છીએ, પાસપોર્ટ રાખતા હોય ઘણા, કેટલી વ્યવસ્થા અંદર રાખતા હોય, તો ભેગા 10 પોકેટ કેલેન્ડર રાખો ને, કોઈક નવો મળત ફટ આપી દેવાય, પણ હારી કે એની જગ્યા નથી. તો બીજી 17 જાતની જગ્યા છે ને ખિસ્સામાં બધું રાખવાની, કેટલાય કાગળિયા રાખે છે, પોકેટ કેલેન્ડર રાખ ને. દરેક હરિભક્તે આ ટેવ પાળવી જ જોઈએ, પોતાના વોલેટમાં પૈસા, ક્રેડિટ કાર્ડ ને કિચનની સાથે 10-10 પોકેટ કેલેન્ડર રાખવા જ જોઈએ. સ્કૂલ બસમાં ટ્રાવેલિંગ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હો, કોઈક નવો માણસ મળે, પરિચય થાય, કંઈક વાતચીત થાય, તરત પોકેટ કેલેન્ડર કાઢીને આપી દેવાય, જો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, કહી દેવાનું 11 વાર સ્વામિનારાયણ બોલ દે, અમારે ભગવાન તારું સારું કરશે. આપણે મેસેજ રિલીઝ કરી દેવાનો BBC રેડિયો જેમ, મહારાજ સ્વામી સંભાળીને, બાકીનું ભગવાનને સંત જાણે. એમ કરતા કરતા આપણો સત્સંગ બધો ઘણો વધી જાય. દરેક જણાએ પ્રયત્ન કરવો જોઈએ. તો જો આવી રીતે અસ્મિતા હોવી જોઈએ, તો આપણે આ પ્રસંગમાં વચ્ચે આ જીતુભાઈ મહેતાનો આ પ્રસંગની દ્રઢતાની વાત સાંભળી એટલે આપણે આ વાત કરી. પણ આટલા નિષ્ઠાવાન હરિભક્ત આટલી મોટી પોસ્ટ ઉપર છે, પણ એમની નિયમિત સેવા આપણને આશ્ચર્ય થાય. એમના પત્ની પણ પોતે સાયકોલોજીમાં PhD થયેલા છે, અને યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે એમના પત્ની, એ પણ એકદમ નિષ્ઠાવાન મહિલા મંડળના કાર્યકર છે. એમનો પણ બહુ જ મોટો પગાર છે અમેરિકામાં. અને જીતુભાઈ મહેતાના પગારની વાત સાંભળો તો આપણે અહીં ચક્કર આવવા માંડે બધાને, એમને એવડો મોટો એનો પગાર છે, અને એમાં ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે સાંભળીએ ને તો આમ ફરી જ જાય આપણને, બધું 8 આંકડામાં જાય. પણ હસબન્ડ ને વાઇફ બંને જણા દર રવિવારે, અમેરિકામાં તો દૂર દૂરથી બધા હરિભક્તો આવતો, અને દર રવિવારે રવિસભા પછી ભોજનનો કાર્યક્રમ હોય મહાપ્રસાદનો, દર રવિવારે રવિસભા પતે, બધા હરિભક્તો જમી લે, પછી પતિ પત્ની બંને જણા છેલ્લે જમે, અને પછી બંને જણા 2 કલાક સુધી વાસણ ઉટકે છે નિયમિત. આજની તારીખે પણ કઈ કક્ષાએ એના હાથ નીચે 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો કામ કરે છે. એ ઓફિસમાં બેઠા હોય ત્યારે એનો રૂવાબાખો જુદો હોય, મંદિરમાં આવે એટલે એકદમ દાસ ભાવે. નિયમિત લગભગ છેલ્લા 15 વર્ષથી મંદિરમાં વાસણ ઉટકે છે. તે રાત્રે 12:30-1 વાગે બંને પતિ પત્ની મંદિરના વાસણ ઉટકીને બધે તૈયાર કરી નાખે, પછી ત્યાંથી 1.5 કલાકનો ડ્રાઈવ, કાર ડ્રાઈવ કરે ત્યારે ઘરે પહોંચે સવારે 8 વાગે. સોમવારે તો બંને જણાને જોબ પર નોકરીએ જવાનું હોય. કેવી સેવા કરે છે બોલો. તો જેમ ભગાદોશી શ્રીજી મહારાજના વખતમાં આવા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા, પણ દાદા ખાચરના દરબારમાં ઉત્સવ સમયે આવે મહારાજના સાનિધ્યમાં, ત્યારે પોતે દોડી દોડીને બધી સેવા કરતા, નાનામાં નાની સેવામાં જોડાતા. એમ આજે પણ આવા જીતુભાઈ મહેતા જેવા હરિભક્તો છે કે આવા પ્રતિષ્ઠિત છે અને આટલા બધા રાષ્ટ્રીય કક્ષાએ પોતે પંકાયેલા છે, છતાં પણ નિર્માનીપણે મંદિરમાં શ્રદ્ધાથી સેવા કરે છે. તો આવા હરિભક્તો છે. એકવાર તો એક ખરો પ્રસંગ બની ગયેલો. રાત્રે 10:30 રવિવારે નાસાની ગાડી મંદિરમાં આવી. હવે નાસાની ગાડી આવે ને રોડ ઉપર એટલે તો આમ ટ્રાફિક બાફિક બધો જામ થઈ જાય, એને પહેલી આપવી પડે વ્યવસ્થા, એટલું એનું સ્ટેટસ છે અમેરિકામાં. અને મંદિરમાં આવીને એક ઓફિસર ઉતરે, આજુબાજુ બે એના સિક્યુરિટી ગાર્ડ, વેર ઇઝ મિસ્ટર જીતુ મહેતા. તાત્કાલિક કંઈક ઇમરજન્સી આવી હશે ટેકનિકલી, અને જીતુભાઈની તાત્કાલિક જરૂર પડી તો બોલવા માટે આવ્યા. અને મોબાઈલ બંધ હતો, કારણ કે રવિવારે મોબાઈલ ઓફ. આટલો મોટા માણસ છે પણ રવિવારે સન્ડે ફોર સ્વામી સવારથી પતિ પત્ની મંદિરમાં આવી ગયા હોય. અને હમણાં તો 2 વર્ષથી એમના પત્નીએ રિટાયરમેન્ટ મૂકી દીધું અને ફૂલ ટાઈમ મંદિરમાં મહિલા મંડળમાં આખી વેસ્ટઝોનની પ્રવૃત્તિ કરે છે. 2 દીકરાઓ છે, બંને દીકરાઓ માટે જીતુબેન એમના પત્ની ઠાકોરજીને પૂજામાં માળા ફેરવે છે કે બંને દીકરાઓ સાધુ થાય. કેવી સમજણ બોલો. સારામાં સારું ભણે અને સંસ્થાની સેવા કરે, આવા સમર્પિત પતિ પત્ની છે બંને જણા. જીતુભાઈ મહેતાને શોધવા માટે ઓફિસર આવે, વેર ઇઝ જીતુ મહેતા. આપણા જેવા કોઈ સ્વયંસેવક ઉભા હશે કે એ ધીસ વે આમ દેખાડ્યા, પછી આગળ કોઈને પૂછ્યું વેર ઇઝ જીતુ મહેતા, ઉતાવળે પૂછતા હતા કે ધીસ વે એમ, કે મંદિરમાં અંદર મોકલ્યા. તો ત્રીજાએ હરિભક્તને પૂછ્યું કે જીતુ મહેતા ક્યાં, વેર ઇઝ જીતુ મહેતા. તે હરિભક્તે જોયું કે આ તો કોઈ સારા ઓફિસર છે ને પેલા ટેગ મારેલી હોય બે સિક્યુરિટી ઓફિસરના પેલા ઉપર નાસા, એટલે કે એમની કંપનીમાંથી બોલાવવા માટે આવ્યા છે અને કોઈ મોટા માણસ ઓફિસર જાતે બોલાવવા આવ્યા છે. એટલે પોતે જાતે લઈ ગયા કે કમ વિથ મી, મારી સાથે આવો. ત્યાં જીતુભાઈ મહેતા આટલો લેંગો ઊંચો ચડાવીને વાસણ ઉટકતા હતા, તો પાછળ જઈને પેલો ઓફિસર ઉભો રહ્યો તો આમ દંગ થઈ ગયો, આમ સ્થિર થઈ ગયો. એટલે પેલા હરિભક્તો ત્યાંથી નીકળી ગયા કે ઈ જીતુ મહેતા. પછી તો આમ એના કામમાં નીકળી ગયા. પેલા ઓફિસરને ખબર તો પડી કે જીતુ મહેતા છે, પણ એને બોલાવવા કેવી રીતે, કારણ કે એ જે ઓફિસર બોલાવવા આવેલો ને એને પોતાને બે સિક્યુરિટી ગાર્ડ હતા, એટલે એમની કંઈક પોસ્ટ તો હશે ને, પણ તોય એની પોસ્ટ કરતા જીતુ મહેતાની પોસ્ટ બહુ ઊંચી હતી, એટલે એનાથી સીધું એને બોલાવી ના શકાય. એને વાત કરી, પેલા હરિભક્તે કીધું કે ઈ જીતુ મહેતા, પણ એને કીધું કે મારી કરતા છે ને એમની 4 પોસ્ટ ઊંચી છે, હું એને એમ સીધું હેલો મિસ્ટર એમ બોલાવી ના શકું, આમ પાછળથી આમાં ના કરાય, આમે ના કરાય, ખબર છે. આખી લેવલ ડિફરન્સ છે, એટલો બધી પોસ્ટ ડિફરન્સ છે, ને એટલું ડિસિપ્લિન મારે રાખવું પડે. આગળ માટો મારે તો બિચારા ભગત તો ઊંધું આમ નીચું મોઢું રાખીને વાસણ ઉટકતા હતા. પછી પેલા હરિભક્ત કે વાંધો નહીં તો હું બોલાવતા, આપણા હરિભક્ત બિચારા રોજ કાયમ ભેગા સેવા કરતા, જીતુભાઈ બોલાવા આવ્યા છે. જીતુભાઈ આમ પાછળ જોયું તો નાસાનો ડ્રેસ જોયો, તરત પોતે ઊભા થયા, હાથ પગ ધોયા. એટલે પેલા એ કાનમાં કંઈક વાત કરી ઓફિસરે, એટલે કંઈક ઇમરજન્સી આવી હશે, તાત્કાલિક એમની સર્વિસીસની જરૂર હશે. એટલે જીતુ મહેતા ખિસ્સામાંથી ચાવી કાઢી એમના વાઇફને આપી દીધી કે તમે ઘરે પહોંચી જજો, 2 દીકરાને તમે લોકો, હું કંપનીની ગાડીમાં મોડો આવીશ. પછી ગયા અને સવારે 4 વાગે છે કંપનીની ગાડી એમને ઘરે મૂકી ગઈ. પણ પછી પેલા ઓફિસરે એમના નાસાના ચીફને વાત કરી, આઈ સો જીતુ મહેતા ક્લીનિંગ યુટેન્સિલ્સ ઇન ધ ચર્ચ, ચર્ચમાં મેં જીતુ મહેતાને વાસણ ઉટકતા જોયા. તેનો બોસ કે ના હોય તો કે યસ, જીતુ મહેતાને બોલાવ્યા અને ભાઈ પૂછ્યું કે તમે ચર્ચમાં આવી સેવા કરો છો, એટલે ચર્ચ એટલે મંદિર, એટલે પણ મંદિર બોલતા ન ફાવે, એટલે કે તમે આ રીતે સેવા કરતો કે યસ. કેટલા વખતથી સેવા કરો છો, તો કે 15 વર્ષથી. એના બોસે ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો, જે અમેરિકામાં તો બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય. ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો અને પછી એના બોસે પૂછ્યું કે આવી કઈ સંસ્થા છે કે તને આવી સેવા કરવાનું મન થાય છે. અને જીતુ મહેતાને 8 વર્ષથી સંકલ્પ હતો કે એકવાર નાસાના ચીફ એની સાથે હું બેઠો અને જો સંપ્રદાયની વાત નીકળે તો આમ ઠપકારીને 1 કલાક મહિમા કહી દેવો છે. અને કે બોસ ઇફ યુ વોન્ટ ટુ લિસન ઇટ વુડ નોટ ટેક 10 મિનિટ્સ, ઇટ વુડ ટેક 1 અવર. 10 મિનિટમાં પતશે ને 1 કલાક વાતો જશે. એના બોસ કે એના પ્યુનને બોલે દરવાજો બંધ કરી દીધો, મારે 1 કલાક જીતુ મહેતાને સાંભળવો છે. એ મહારાજના મહિમાની વાતો કરી, 1 કલાક પ્રમુખ સાહેબ મહારાજના મહિમાની વાતો કરી કે આવો અમારો સંપ્રદાય છે. અને હમણાં 2004 સાલમાં બાપા પરદેશ પધરાને એલે પધારેલા ત્યારે પોતે એના નાસાના ચીફ કે કઈ કક્ષાની વ્યક્તિ, કે એને તો અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે રોજ 2 વખત ફોન ઉપર વાત થતી હોય, આ કક્ષાનો વ્યક્તિ એને બાપાના દર્શન કરવા લઈ આવેલા, મહિમા કહી અને પાછું પગે લાગતા શીખવાડીને લઈ આવ્યા હતા કે અમારે ઇન્ડિયામાં અમારે હિન્દુ ગુરુ આવે, કોઈ હિન્દુ સંત હોય, આવી રીતે હાથ જોડી અને માથું નમાવાનું.
1: તો આવડો મોટો ધોળિયો માણસ નાસાનો ચીફ બાપા પાસે આમ નમ્યો અને સ્વામી આશીર્વાદ આપ્યા એમને. જીતુ મહેતા અગાઉથી બધું બાપાને કહી રાખેલું કે આવા મોટા માણસ છે ને આવી રીતે આવ્યા આવશે, પણ જો આવી ખુમારી અંતરમાં, પણ આ તિલક ચાંદલો કોક દાડો કરતા હોય અને મંદિરમાં સેવા કરતા હોય ને તો આવી રીતે કોક દિવસ કોક મોટી સેવા કરવાનો ચાન્સ ભગવાન આપે. પણ અહીંયા જ માનલાની જેમ ફરતો હોય, અહીંયા જ અડધો માનદો એમ ફરતો હોય, તિલક ચાંદલો કરવામાં, પૂજા કરવામાં, મંદિરે સેવા કરવામાં, એવું નહીં. મંદિરે આવીએ ને ત્યારે જાતે સેવા શોધી કાઢવાની. પડ્યો છે આપણા ઘરમાં વચ્ચોવચ્ચ કચરો પડ્યો તો આપણે શું કરીએ છીએ? જતા રહીએ, તરત ઉચકીને બહાર નાખી દઈએ છીએ. એમ મંદિરમાં ગમે ત્યાં ફરીએ, કચરો પડ્યો તરત ડસ્ટબિનમાં નાખી દઈએ. કોઈ નળ ચાલુ હોય તો જાતે ત્યાં ચાલીને જઈ આવી નળ બંધ કરી આવીએ. દ્રષ્ટિ રાખીએ અને વૃત્તિ હોય ને તો મંદિરમાં ઘણી બધી સેવા મળે. પણ આ તો મહેમાનની જેમ અહીંયા દર્શન કરીને પૂનમ ભરની સભા ભરીને ખીચડી ખાઈને જતા રહીએ તો કંઈ અર્થ છે? સારું છે એટલું થાય છે, એની કંઈ ના નથી. પણ સેવાની વૃત્તિ રાખવી જોઈએ. પૂનમે ગયા આપણે બધા કેટલી બધી પૂનમો ભરી હશે. પણ હવે હું કહું, માંગણી ઊંચી કરજો, પૂનમની સભા પૂરી થાય ને બધા જમી રહે પછી આપણામાંથી કેટલાને એવી ભાવના થઈ કે મારે આજે છે ને વર્ષે એકવાર તો આવો સંકલ્પ કરવો છે કે આજે તો મારે વાસણ ઉટકવાની સેવા કરવી છે. જોગી મહારાજ સાક્ષાત પુરુષ જો વાસણ ઉટકતો હોય તો મારે એકવાર તો ઉટકવા જ. કેટલા જણા આવી રીતે મંદિરમાં સેવા કરી છે? આંગણી ઊંચી કરો. લો રહેવા દો, હવે હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક બદલી નાખીએ. પણ જો કહેવાનું શું છે કે આવી ભાવના આપણને અંતરથી થવી જોઈએ કે આ મંદિર મારું છે. એવી અસ્મિતાથી જો સેવા કરીએ તો ભગવાન અને સંતે સેવાથી રાજી થતા હોય છે. આપણું કુટુંબ જેમ હોય છે, આપણું ઘર હોય છે, એમ મંદિર છે આપણું ઘર નથી? શ્રીજી મહારાજનું ઘર છે આપણું ઘર નહીં? પ્રમુખ સ્વામી મહારાજનું ઘર એ આપણું ઘર નહીં? તો જેમ આપણા કુટુંબ માટે જેમ ભાવના છે, એમ અહીંયા આપણને મંદિર માટે પણ ભાવના હોવી જોઈએ. તો આ તો વચ્ચે આપણે આ વાત કરી, પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં હતા, એવા જ ભક્તોના આજે આપણને દર્શન થાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન થાય છે. અને આ સેવા કરી નિસ્વાર્થ ભાવે, અપેક્ષાએ રહીત, શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ શ્રીજી મહારાજને મોકલાવેલું ગાડા ભરીને, કે મહારાજ કોઈ ગરીબ હરિભક્ત હોય અને દુષ્કાળમાં સપડી ગયા હોય અને કોઈ રીતે બીજો આરો ન હોય એને તમે પ્રેમથી આ બધું અનાજ આપજો, આ હરિભક્તની સેવામાં તમે મારું અનાજ વાપરજો. અને એ જ પર્વતભાઈ 2 વર્ષ પછી દુષ્કાળ પત્યો અને જ્યારે દાદા ખાચરના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા અને ત્યારે 7 દિવસ શ્રીજી મહારાજની સાથે રહ્યા, મૂળજી બ્રહ્મચારી એમ સમજતા હતા કે દરબારગઢમાં જઈને જમી લેતા હશે અને દરબારગઢમાં બધા લાડુબા જીવબા એમ સમજતા હતા કે તો મૂળજી બ્રહ્મચારી એમને મહારાજનો થાળ જમાડી દેતા હશે, મહારાજ પાસે રહે છે. એટલે બેયમાં રહી ગયું કે 7 દિવસ સુધી પર્વતભાઈને કોઈએ જમવાનું પૂછેલું નહીં, કોઈને એવી ભાવના નહોતી, પણ સહેજ એવો પ્રસંગ ઊભો થઈ ગયો, રહી ગયું. તો 7 દિવસ સુધી પર્વતભાઈ દાદા ખાચરના દરબારમાં જમવાનો ટાઈમ થાય એટલે પૂરો થઈ ગયો સમાગમમાં, સમાગમમાં તે પોતે દાળિયા ખાઈને પાણી પીને રહેતા. પણ કોઈ રીતે એવો અવગુણ ના આવ્યો કે આ મંદિરમાં કોઈ અમારો ભાવ પૂછતું નથી. અમારા કૃષ્ણ પ્રિય સ્વામી હસતા હસતા કહે છે કે તું કઈ વસ્તુ છું, ચીજ છું, તારો ભાવ પૂછવાનો હોય? ભાવ કોનો પૂછવાનો હોય? બટેટાનો, રીંગણાનો, સાબુનો, સાણસીનો, એનો ભાવ પૂછવાનો હોય? તારો ભાવ પૂછવાનો હોય? મારો ભાવ કોઈ મંદિરના માં પૂછ્યો? એટલે ભાવ પૂછ્યો તો ઉલટાની કિંમત ઘટત, કારણ કે જે વસ્તુનો ભાવ પૂછાય ને એની કિંમત ઘટે, કારણ કે ભાવમાં બંધાઈ ગયો. આપણે તો અક્ષર મુક્ત છીએ, પછી આપણે ભાવમાં બંધાઈએ એવું આપણે માનવાનું. પણ જો આવી રીતે એ પોતે એવું મનમાં અવગુણ ના આવ્યો કે હમણાં 2 વર્ષ પહેલા દુષ્કાળ પડ્યો ત્યારે આ દરબારગઢમાં મેં 16 કળસી અનાજ મેં આપ્યું છે અને આજે કોઈ મારું જમવાનો ભાવ પૂછતું નથી, એવો અવગુણ ના આવ્યો, અપેક્ષાએ રહિત એ આવી હરિભક્તો સેવા કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. આપણે દિલ્હીમાં અક્ષરધામના દર્શન આપણે બધાએ કર્યા. એ જે અક્ષરધામની જમીન છે, 110 એકર જમીન એ સરકાર પાસેથી આપણે લીધી છે અને એને આપણે એ ભાવ પણ આપણે એ જમીન પ્રમાણે સરકારને ચૂકવેલા છે. એ અક્ષરધામની જમીન છે એનો સંપૂર્ણ સેવા એ નગાસરના આપણા ઘનશ્યામભાઈ પટેલ છે, અત્યારે ફ્લોરિડા રહે છે, એણે પોતે જમીનની સેવા કરી છે. બહુ જ મોટી સેવા છે અને સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટી સેવા કહી શકાય એવી સેવા એમણે કરી છે. અને એમના દર્શન કરવા હોય તો દિલ્હી અક્ષરધામની જમીનમાં ખાતવિધિમાં બાપા બેઠા છે અને સ્વામી બાપાની બાજુમાં જ સ્વામી એમને બેસાડ્યા છે. બ્લેક સૂટ પહેરેલો છે અને ઘનશ્યામભાઈ બાપાની બાજુમાં બેઠા છે. પણ એ તો એમની પેઢીઓમાં સેવાના સંસ્કાર છે. એમના સગ્ગા દાદા એટલે નગાસરના ભૂધરભાઈ, શાસ્ત્રીજી મહારાજ નું અનન્ય નિષ્ઠાવાન કુટુંબ. શાસ્ત્રી મહારાજ જયારે પૈસાની જરૂર પડે ત્યારે નગાસર જતા અને કે એ ભૂદર કેટલા પૈસા છે, તો કે આટલા લાવો, અમારે આટલા દરા માટે જોઈએ છે, તરત એવી રીતે માંગી લેતા. પોતાનું હક, પોતાનું ઘર સમજીને સેવા શાસ્ત્રી માંગતા. એક દાડો ભગવાનનું કરું, શાસ્ત્રીજી મહારાજ સાંજે જઈ ચડ્યા અને કે ભૂદર પૈસા જોઈએ છે. ભૂદરભાઈ કે આ સ્વામી બોલો ને, 10,000 રૂપિયા જોઈએ છે. ભૂદરભાઈ કે તમે અંતરિયામી ખરા. શાસ્ત્રી મહારાજ કે કેમ, તો આજે આખા વર્ષની ખેતીની ઉપજ વેચીને એક્ઝેક્ટ 10,000 રૂપિયા ઘરે લઈને આવ્યા છું ને તમે હાંજી આવી ગયા. એમના પત્ની અંદરથી સાંભળતા હતા, એટલે આ ઘનશ્યામભાઈ છે ને નગાસર, એમના બા એ અંદરથી સાંભળતા હતા. એ કે કોઈ રીતે શાસ્ત્રી મહારાજને પૈસા નથી આપવાના, એક આપણું જ ઘર ભાડી ગયા છે, જયારે સેવાની જરૂર પડે પૈસાની જરૂર પડે આપણા ઘેર જ આવે છે, એમ કઈ બોલવા માંડ્યા. ભૂદરભાઈ અંદરથી એમના પત્નીને કીધું, તું શાંત રહે, શાસ્ત્રી મહારાજ બેઠા છે, સેવા લેવા માટે આવ્યા છે, તું બોલીશ નહીં વચ્ચે. તો એના પત્ની બોલતા હતા, મારે સેવા નથી આપીને એમ કરીને પટારા ઉપર જઈને બેસી ગયા, હું આમાંથી 10,000 રૂપિયા કાઢવાના દઉં. ભૂદરભાઈ કે એક મિનિટ તું ઉભી રહી. ઉભા રહીને આમ બાજુ ઉભા રહ્યા, ત્યાં તો દોરડું તૈયાર રાખેલું કે થાંભલા જોડે એમના પત્નીને બાંધી દીધા. અને પછી પટારામાંથી 10,000 રૂપિયા કાઢીને કોથળીમાં નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. અને સ્વામી કે સ્વામી તમે જાઓ. શાસ્ત્રી મહારાજ કે કુદાળો, ભૂદર એવું બોલે નહીં કે તમે જાઓ, તો આજે કેમ કે છે? એ કે પેલીની અંદર મેં બાંધી રાખી છે, છૂટવાનો પ્રયત્ન કરે, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી કોથળી ખેંચી લેશે. એવી વિફરી છે અત્યારે, એની કહેતા તમે નીકળો અત્યારે, તમને ઉપાસે પડશે, 10,000 રૂપિયા લઈ લેશે. એમ કે તમે જાઓ, હું તમને રેલવે સ્ટેશન મૂકી જાઉં, ગામ મારા માણસને કહું તમને ગાડામાં મૂકી આવે. પણ એ લોહી સેવાનું એ ભાવના હવે એ પેઢીમાં કેવું ઉતરે? એમના ભૂદરભાઈના દીકરા ચતુરભાઈ ને ચતુરભાઈના દીકરા ઘનશ્યામભાઈ ત્યાં ફોરેડામાં એમને મોટી ટેલિકોમ કંપની છે અને 3-4 મોટા સ્ટેટમાં બધા ટેલિફોન કનેક્શન એમને આપેલા છે, ટેલિફોન એક્સચેન્જ છે મોટું. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત અને જબરદસ્ત સેવા. પણ બાપાની સાથે ખાતવિધિમાં બેઠા હતા, ખાતવિધિ પૂરી થઈ એટલે ખાતવિધિ નિમિત્તેની સભા થઈ, સભા પૂરી થઈ એટલે બધા હરિભક્તો જમવા ગયા. અને જમીન પછી ઘનશ્યામભાઈ ચાલતા ચાલતા અક્ષરધામની જમીનની બહાર નીકળીને ફૂટપાથ ઉપર ટેક્સીની રાહ જોતા હતા. બ્રહ્મવિહારી સ્વામી લોકો સંતો બહાર નીકળ્યા ત્યારે એમની નજર પડી બારીમાંથી જોગાનું જોગ કે આ ઘનશ્યામભાઈ ઊભા છે. એટલે ગાડી ઊભી રાખીને બ્રહ્મવિહારી સ્વામીને બોલાયા કે ઘનશ્યામભાઈ અહીં કેમ ઊભા છો? તો કે હું ટેક્સી માટે આઈ એમ વેઇટિંગ, ટેક્સી માટે રાહ જોઉં છું. અરે કે તમારી પાસે ગાડી નથી કે? તમે હોટલ પરથી ગાડી નથી કરી? તો કે ના ના સ્વામી, એમાં શું છે કે હમણાં ટેક્સી મળી જશે કે ચલો હું તમને મૂકી જાઉં ગાડીમાં. ઘનશ્યામભાઈ કે ના ના સ્વામી, એમાં શું હવે ગાડી મૂકી જવાનું, તમારે આમ જવાનું છે, મારે આમ હોટલ પર આમ જવાનું છે રૂમ પર, હું ટેક્સીમાં જતો રહીશ. કે ના ના ચલો મૂકી જાઉં. પરાણે એમને બેસાડ્યા ગાડીમાં અને પછી સંતો એમને એના હોટલ રૂમ પર મૂકી અને પછી ઉતારે ગયા. બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એમના ચહેરા ઉપર આટલી પણ અપેક્ષા દેખાય નહીં કે આજે જે દિલ્હી અક્ષરધામની ખાતવિધિ થઈ, આવો મોટો પ્રસંગ ઉજવાણો, એ આખી જમીનની સેવા મેં કરી છે, ખાતવિધિનો હું મુખ્ય યજમાન, અને આ જમી લીધા પછી મને કોઈ એક ગાડીનું ભાવ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી કે તમે હોટલ પર પાછા કેવી રીતે જશો, આટલી પણ અપેક્ષા નહીં ઘનશ્યામભાઈને. બાપાને આ પ્રસંગ કહો ત્યારે સ્વામી આમ ગળગળા થઈ ગયા. સ્વામી કે ભૂદરભાઈ આવી સેવા કરી શાસ્ત્રીજી મહારાજને, પછી એ પેઢીઓમાં એવી સેવાની ભાવના આવે જ ને. પણ જો જેમ પર્વતભાઈએ 16 કળશી અનાજ મહારાજને દુષ્કાળ વખતે આપેલું, પણ જ્યારે એમની વ્યવસ્થા ના થઈ મંદિરમાં, પણ એમને અવગુણ લીધો નહીં, અપેક્ષા રાખી નહીં, એમ ઘનશ્યામભાઈ અક્ષરધામ દિલ્હીની જમીનની મુખ્ય સેવા કરી, પણ એમની માટે વાહનની વ્યવસ્થા ન થઈ અથવા નતી, તો એમને કોઈ રીતે મંદિરનો અવગુણ આવ્યો નહીં કે મારી વ્યવસ્થા આજે કરી નહીં. અને આપણે હમણાં જો જાહેરાત થશે કે જેને અહીંયા કાલે પારાયણના છેલ્લા દિવસે પૂજનમાં બેસવું હોય, એ થાળ ભેટ ઓફિસમાં અહીંયા લખાવી દેજો ટેબલ ઉપર, અને લખાવો સેવા અને ભગવાનનું કરું, અને તમારા સ્વભાવ ઉપર ઘસારો લગાવો હોય, અને કાલ પેલા જાહેરાતવાળા હોય અને એ જો એ નામ ના બોલે કાલે, તો બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે. આ સંતોએ ધ્યાન રાખવું જોઈએ, એનાઉન્સમેન્ટ કોને આપવું કોઈને ભાન પડતી નથી, આવા નવા ડફોડ ભેગા થયા છે, કાગરિયા આવા ગમે તે 2-4 કાગરિયા લઈને ઉભો રહે છે, કહેતા શાંતિ લખીને બેસતો હોય તો સારું, રઘવાયો થાય છે ને, કેટલું બોલે. અહીં જેટલી પારણ થયું ને એટલી પારણ ગેરજીને પત્નીને કરે, અને પાછા ઘરે 2 જણા ચલાવનારા મળે, લે તમારું નામ બોલ્યા નહીં, અને બહાર નીકળી પાછો કે આપણું નામ કોઈ બોલ્યું નહીં, લે તારું નામ ના બોલ્યું, કોણ હતો એનાઉન્સમેન્ટમાં? એટલે કે પેલો હતો, હવે જવા દે ને એવો જ છે, લો પાછા 2 ભેગા થાય. પણ એ વખતે એમ સમજણ રહે ભગવાનની ઈચ્છા, આજે મેં સેવા કરી છતાં મારું નામ

અપેક્ષા રહી જાય છે. અપેક્ષાએ રહિત જે સેવા કરવી ને એ બહુ જ મોટો ગુણ છે. તો આપણે બધાએ, અમારે ને તમારે બધાએ શીખવાનો છે કે ભગવાન અને સંત માટે તો આપણે સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે. હાથ જોડીને જેમ કેમ એમની સેવા મળીએ જ આપણના ભાગ્ય છે એમ સમજીને જો આપણે સેવા કરીએ તો આવા ભક્તની કક્ષામાં આપણે આવી શકીએ. એટલે આવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા ભક્તો આપણને જોવા મળે છે. અને સર્વસ્વ સમર્પણ, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં હતા અને સામત પટેલ દર્શન કરવા માટે આવ્યા અને મહારાજ કે પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની ઘણી દયા. ફરી બે ચાર મિનિટ પછી મહારાજે પૂછ્યું પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની દયા. પછી તો મહારાજ ઊભા થઈને બધું મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરવા માટે પધાર્યા. સામત પટેલ પોતે બુદ્ધિશાળી અને સાથે સાથે ભક્તરાજ એવા હતા, તે જરા અંતર્દ્રષ્ટિ થઈ અને સુખમણી સ્વામીને પૂછ્યું કે આ મહારાજ કોઈ વખત નહીં ને મને બે વખત પૂછ્યું કે પટેલ આમ વ્યવહારે સુખી છો ને, તે વાત શું છે? ત્યારે સુખમુનિ સ્વામી કે જો શ્રીજી મહારાજને અત્યારે કડિયા અને મજૂરોના પગાર બહુ ચડી ગયા છે તો એમને પૈસાની જરૂર છે, એટલે કદાચ તમને પૂછતા હશે કે વ્યવહારે સારું છે ને તો એને સેવાની ઈચ્છા હશે. સામત પટેલ કે ભલે, એમ કરીને ત્યાંથી નીકળ્યા, સીધા ઘોડે સવાર થયા. ગામમાં જ ગયા, ખેતી વેચી દીધી, ઢોર વેચી દીધા, ઘર વેચી દીધું અને 4000 રૂપિયા નકદ લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે પાછું પેલું સમજવાનું, 400 તોલા સોના લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે કોથળો મૂક્યો. મહારાજ કે પટેલ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? કે મહારાજ તમે આ મંદિરના કામમાં વાપરો, મજૂરોને બધાને ચૂકવી દો પૈસા અને મંદિરનું કામ ચલાવો. પણ મહારાજ કે પટેલ આટલા બધા પૈસા તમે એક સાથે ક્યાંથી લાવ્યા? મહારાજને તો અંદાજ આવી ગયો કે આ ખેતીને ઢોરને ઘર વેચ્યું હોય ને તો જ આટલા પૈસા એક સાથે આવે, બાકી આવે ક્યાંથી? પણ મહારાજને, મહારાજ એમને કહ્યું કે એમાંથી તમે થોડાક પૈસા પાછા લઈ જાઓ. સામત પટેલ કે જો મહારાજ, અમે તો ગમે ત્યાંથી પેટ ભરી લેશું, અત્યારે આપ મંદિર બાંધો છો તો પૈસા તમે વાપરો અને આ સેવા તમે મારી અંગીકાર કરો, મારી ઉપર તમે રાજી થાઓ. અને હું તો કણબીનો દીકરો છું, તે કૂકડો ને કણબી બે જણા તો ઉકેડામાંથી દાણા વીણીને ખાઈ લે, કોઈ દાડો ભૂખ્યો હુએ નહીં. હસ્યા કેમ બધા? ઓકે ઓકે, અચ્છા અચ્છા અચ્છા, કણબી હરિભક્તો હશે બધા એટલે હશે, હશે બરાબર. આ સામત પટેલ બોલેલા, અરશદ કાકે જીવન ચરિત્રમાં લખેલું છે આ વાક્ય કે કણબી ને કુકડો બે જણા કોઈ દિવસ ભૂખે મરે નહીં, એ ઉકેડામાંથી પણ દાણા વીણીને ખાઈ લે. માટે તમે આ સેવા રાખો. એટલે શું સમજવાનું ખબર છે? ઉકેડામાંથી દાણા વીણી ખાઈ લે એટલે ગમે ત્યાંથી પોતાનો નોકરી ધંધો ગોઠવી લે, પણ કણબીનો છોકરો હોય એ નોકરી ધંધા વગરનો રહે નહીં, એવી કહેવાની એમની ભાવના હતી. એટલે કે મહારાજ તમે આ સેવા રાખો. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સામત પટેલના મસ્તક ઉપર બે હાથ મૂક્યા અને મહારાજે કીધું પટેલ તમારી સેવા ખરેખરી થઈ ગઈ અને યાવત ચંદ્ર દીવા કરો, પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમને લોકો યાદ રાખશે. જો આજે આપણે યાદ કર્યા કે નહીં સામત પટેલને, એવા જ હરિભક્તો આજે છે. 1994 સાલમાં પ્રમુખ સાહેબ મહારાજ બેંગ્લોરમાં હતા અને લંડનથી ટ્રસ્ટી બોર્ડનો ફોન આવ્યો કે બાપા આવતા વર્ષે આપણે લંડનની મંદિરની પ્રતિષ્ઠા કરવી છે અને હવેલીનું કામ પણ ભેગું તમે આ કહો છો કે પૂરું થાય, પણ હવેલી તો કોઈ રીતે પૂરી નહીં થાય. અમે અત્યારે બધા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા છીએ અને બધાએ ચર્ચા કરી કે આપણી પાસે એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જોયું, કેટલા હરિભક્તોની સેવા બાકી છે એ જોયું. એમ કરતાં જણાય છે કે કેવળ મંદિર પૂરું થશે એ પણ બહુ મહેનત કરશું, બહુ પુરુષાર્થ કરશું ત્યારે માંડ મંદિર થશે, હવેલી તો કોઈ હિસાબે પૂરી થાય એમ છે જ નહીં. એટલે એ તો સંકલ્પ મૂકી જ દેવો પડશે. સીએમ કાકાએ બધી વાત કરી અને સ્વામી ફોન ઉપર હતા. બાપા કે શાંતિથી વાત શરૂ કરી, કોણ કોણ બેઠા છે? સીએમ કાકા કે બાપા ચિત્તરંજન કાકા બેઠા છે, જશભાઈ બેઠા છે, આઈપી બેઠા છે, બધી વાતો કરી. સ્વામી કે શું વાત કરે છે, બધા વાત કરો. એટલે વારાફરતી સ્પીકર ફોન ચાલુ હતો એટલે આઈપીએ વાત કરી, જશ કાકાએ વાત કરી વડતાલવાળા આપણા, અને એમને ચિત્રંજન કાકાએ બધી વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે. બધાની વાત શાંતિથી સાંભળી 15-20 મિનિટ સુધી. અને પછી સ્વામી કે જો હવે હું બોલું ને બધા સાંભળો. સ્વામી કે પેલું ચાલુ કરો એટલે બધાને સંભળાય, એટલે કે સ્પીકર ફોન. બધા ટ્રસ્ટીઓ બેઠા હતા. સ્વામી કે જુઓ પહેલું જ વાક્ય, સ્વામી કે જુઓ જે દિવસે મને મનમાં વિચાર આવ્યો કે લંડનમાં આપણે મંદિરને હવેલી બે કરવા છે એ વખતે મારો ઉપલો માળ ખાલી નહોતો. પહેલું જ વાક્ય પાવરફુલ, મારો ઉપલો માળ ખાલી નહોતો. લાકડા ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી આવશે, બધું જ મારા મનમાં હતું. અને પૈસા ના હોય તો એક એક હરિભક્તોની જેની સેવા બાકી છે બધા હરિભક્તોને મળો કે સેવા પૂરી કરે.
સ્વામી કે હું લંડન આવું ત્યારે કેટલા બધા હરિભક્તોના સગાવાળા મિત્રોને બધાને લઈને આવે છે દર્શન કરાવવા, તે બધાને એક એકને પકડી પકડીને મળો બધાને અને બધાને પ્રેમથી વાત કરો કે આવું મોટું મંદિર

નિષ્ઠા છે, તમે સેવા કરો અને તમે વાત કરશો તો મહારાજ એના અંતરમાં વધશે, અને જોગી મહારાજનો સંકલ્પ છે, બધા સેવા કરશે, થોડી થોડી મંદિર પૂરું થશે, પણ તમે લોકો જાઓ બહાર, લોકોનો સંપર્ક કરો, એ બધી વાત કરી. વચ્ચે સીએમ કાકા કે પણ બાપા એ બધું વિચારીએ છીએ પણ પૂરું થયું લાગતું નથી, આટલું બોલ્યા અને સ્વામીનું ટેમ્પરેચર રેઝ થયું. સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો, ના કેમ પૂરું થાય મંદિર, કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે ને મંદિર ઉપર ચડતા કેમ નથી, કે આટલું બોલીને પોતે બોલ્યા. સ્વામી કે હું લંડન આવું છું. હવે લંડનનો કાર્યક્રમ હતો જ નહીં 94માં, બીજે વર્ષે 95માં સીધા પ્રતિષ્ઠામાં જવાના હતા, પણ આ પ્રસંગે સ્વામી બોલી ગયા, સ્વામી કે હું લંડન આવું છું, મહિનામાં જ લંડન આવું છું, મરદા બેઠા કરી દઉં, ના શું પૂરું થાય મંદિર. અને પછી તો બાપા મહિના પછી ગયા લંડન, અને 4 મહિના લંડન રોકાણા, એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને. શું કોઈ હરિભક્ત દેખાય ને અહીંયા આવતો? શું નામ? તો કે બાપા આસિત. ક્યાંનો છું? દભાણનો. શું કરે છે અહીંયા? તો કે ના આપણે સ્ટોર છે, ન્યૂઝપેપર ને બધું વેચું છું. તારી આવક કેટલી? તો કે બાપા મહિને 4000 પાઉન્ડ જેટલી આવક, 3-4 હજાર પાઉન્ડ જે થાય. તે સેવા કેટલી કરી? તો કે બાપા મેં 10000 પાઉન્ડની આપે કીધેલું સેવા કરી, પૂરી થઈ ગઈ. તો કે બાપા 1000 બાકી છે, ક્યારે આપવાનો? કે બાપા આપી દઈશ. સાંજે જો આજ કઈ તારીખ થઈ? 23. આજે હું છું અહીંયા, સાંજે લેતો આવું પૈસા. એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને, બીજો કોઈ કાર્યક્રમ જ નહીં, જે દેખાણો અહીંયા આવ. શું છે? કેટલી સેવા? શું પગાર તારો? મેસિવ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ, વન મેન શો, વન મેન આર્મી. 4 મહિના સુધી પ્રોજેક્ટ ચલાવ્યો પણ બધું ધમધમાટ પૂરું કર્યું, અને છેલ્લે એમને પણ અંદાજ આવી ગયો કે હજી પણ વધારે નાણાકીય જરૂર પડશે. એટલે મુખ્ય મુખ્ય હરિભક્તો બધાને બોલાવ્યા, જે ધનાઢ્ય હરિભક્તો હતા એમને પણ બોલાવ્યા, અને સ્વામી કે તમે વગર વ્યાજની લોન મંદિરને આપો, મંદિર તમને 2-5 વર્ષે પાછી લોન ચૂકવી દેશે, અને 2-5 વર્ષ દરમિયાન એ તમારું જે બેંકનું વ્યાજ થાય એટલી તમારી સેવા થઈ ગઈ. તમે જે લોન આપો એ વગર વ્યાજની લોન મંદિર તમને પાછી આપી દે, અને એનું વ્યાજ જેટલું તમારું ગયું એટલી તમારી મંદિરની સેવા ઓવર અ સ્પેન ઓફ 2 or 5 years. એટલે બધા હરિભક્તો રાજી થયા, બધાએ સેવા કરી. એમાં ચંદુભાઈ દાલિયા છે, આપણે ચત્રભૂત દાલિયાના દીકરા, એમણે 500,000ની તો સેવા કરેલી, 5 લાખ પાઉન્ડની, અને બીજા 5 લાખ પાઉન્ડ એમને લોનમાં આપ્યા. એ સમજો, 5 લાખનો આંકડો બોલીએ છીએ એટલે 5 લાખ રૂપિયા 5 લાખ પાઉન્ડ બે હરખા નથી. આ તમે હસે તો તમે પાઉન્ડના રૂપિયા કર્યા ને એટલે તમે હસો છો, પાઉન્ડના રૂપિયા ના કરો ને તોય સરખા નથી, એ ખબર પડી. પાઉન્ડના રૂપિયા કરો તો 1 પાઉન્ડના તો સીધા 70, 72, 75 કે 76 હશે, અત્યારે તો 80 હશે, તો એ 1 ના 80 તો ખરા જ, પણ તોય 5 લાખ પાઉન્ડ એ 5 લાખ રૂપિયા કરતાય વધે, કારણ કે 1 પાઉન્ડની સામે 1 રૂપિયો મૂકો તો ભારતમાં 1 રૂપિયો તમે ચૂકવો ને જે વસ્તુ તમને મળે એના કરતાં 10 ગણી વસ્તુ ઇંગ્લેન્ડમાં 1 પાઉન્ડની મળે છે. એટલે 1 પાઉન્ડનો જે પરચેઝિંગ પાવર છે, એનો જે બાઇંગ પાવર છે ને, 1 રૂપિયા કરતા વધારે છે, ખ્યાલ આવ્યો? એટલે 1 ના 80 ના કરો ને તો એની કિંમત 10 ગણી છે, અને 1 ના 80 કરો તો 80 × 10 = 800 ગણી કિંમત થઈ જાય એની, એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. તો કે સારું સ્વામી, બધા લોન આપી મંદિરને, સ્વામી બધા વિચરણ કરીને પાછા બીજે વર્ષે 95માં ગયા સ્વામી લંડન. મોહનભાઈ કોલરોમાં ત્યાં ઉતારો હતો, 10-1 દિવસ બાકી હતા પ્રતિષ્ઠાના. સ્વામી ચંદુભાઈને બોલાવ્યા, સાહેબ કે ચંદુ મારે તારા ઘરે રહેવા આવું છે. ચંદુભાઈ બહુ રાજી થઈ ગયા, કહો સ્વામી મારા ઘરે તમારે રહેવા આવું છે. તરત કે બાપા બહુ સારું, કે ક્યારે? સાંજે શાંતિ તારા ઘરે રહેવા આવીએ. કે હા બહુ સારું. તરત બહાર જઈને એમના વાઇફને એમને ફોન કર્યો કે બાપા એમ કહે છે કે આપણા ઘરે રહેવા માટે આવું છું. ઘરે બધા નિષ્ઠાવાન સત્સંગી એટલે બધા રાજી થઈ ગયા. તરત ઘરની બધી સાફસૂફી કરીને બીજું ત્રીજું કર્યું, કારણ કે આ તો રાજાધિરાજ, કે એકલા આવે? આ તો બધો રસાલો ભેગો હોય, 25 સંતો ભેગો હોય, 50 સંતો ભેગા હોય. તમને એમ થાય કે પ્રભુ સાહેબ મારા ઘરે પધરામણી કરે, પણ પધરામણી કરે ને તો ફેં પાડ દે. હા, એ 10 દાડા સુધી ઘર ઉલટ સુલટ થઈ જાય, ખબર છે? પ્રમુખ સ્વામી આવવાના હોય એટલે, કારણ કે આ તો બધી રાજાધિરાજ સ્ટેટસ છે બધું. એ આવે એટલે તમારે પાર્કિંગ ક્યાં કરે, તમારી ગલી મઢું લીવા, એમાં દર દિન 10 ગાડીઓ ઘૂસે ખારે. પણ જો ચંદુભાઈ જાણ બધાએ સાફસૂફી કરી, ઘરની બધું ઓકે કરી નાખ્યું, અને એમના વાઇફ ને દીકરાઓને બધા બાજુના એમને પાડોશીના ઘરે ઉપલા માળે રહેવા ગયા, આખું ઘર ખાલી કરી નાખ્યું સંતો ને હરિભક્તો માટે. સ્વામી ત્યાં રહ્યા, અને રોજ પછી ત્યાં બધા હરિભક્તોને મળતા, બધો કાર્યક્રમ ચાલતો, પછી પ્રતિષ્ઠા ઉત્સવનો કાર્યક્રમ બધો નક્કી થતો, મીટિંગો થતી. પ્રતિષ્ઠા ઉત્સવને 3 કે 4 દિવસ બાકી હતા. એક દિવસ રાત્રે આરામમાં જતા હતા, સ્વામી કે ચંદુ ક્યાં છે? તમે ખૂણામાં જ ઊભા હતા. એને બોલાયા નજીક, એમની ઉંમર લગભગ 45-50 વર્ષની હશે. અને સ્વામી તો તુકાર એટલે બોલાય, બહુ નાનો હતો, ચડ્ડી પહેરતા, ત્યારથી બાપાને ખોળા મોટા થયેલા છે. એના ફાધર ચત્રભૂત દાલિયા મૂળ આફ્રિકા, અને ત્યારથી બધા નિષ્ઠાવાન હરિભક્તો. તે નજીક આવ્યા ને પછી બધા સંતોને આમ સ્વામી બહાર મોકલ્યા, અને સ્વામીએ ચંદુભાઈના ખભા ઉપર હાથ મૂક્યો. પોતે તો બેઠા હતા પલંગ ઉપર, ગાતરી બાજુ પર કાઢીને, સાહેબ કે ચંદુ મને મનમાં એક વિચાર આવે છે. કહું? ચંદુભાઈ કે હા સ્વામી. કોને? સ્વામી કે પેલી તે જે લોન આપી છે ને મંદિરને. તો કે હા, એ તું સેવા કર નાખ.
ચંદુભાઈ તો આમ ધ્રુજી ગયા, આમ ચક્કર આવી ગયા બે મિનિટ. કારણ કે એને ખબર હતી, એક તો પોતે તે સખત દેવામાં હતા અને 95 જબરજસ્ત ઇન્ટરનેશનલ રિસેશન હતું, આંતરરાષ્ટ્રીય મંદી હતી, એમાં રિયલ એસ્ટેટમાં તો જબરજસ્ત મંદી હતી 95 થી 98. અને તમે ઇતિહાસ તપાસો BAPSનો તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે જે જે શહેરમાં શિખરબદ્ધ મંદિર બાંધતા હોય ત્યાં હરિભક્તોની મંદી જ ચાલુ હોય. તમે જોજો કટોકટીમાં જ બધા સેવા કરતા હોય છે. એ જ વખતે એનું ખમીર બાર આવે ને, એ ખમીર બાર લાવવા માટે ભગવાનને સંત આવી પરિસ્થિતિ ઊભી કરે. એ તમે તમારી સ્થિતિ સારી હોય ને સેવા કરો, એની કરતાં તમારી સ્થિતિ કફોડી થાય ને બગડેલી હોય ને એમાં સેવા કરો ને, એમાં તમારા અંતરમાં ઘણો બધો ફેરફાર ભગવાનને સંત કરી નાખે. નિષ્ઠાનું લેવલ વધારી દે, સમર્પણનું લેવલ વધારી દે, સમજણનું લેવલ વધારી દે, આ બધું ભગવાનને મોટા પુરુષનું બધું એનું કર્તવ્ય છે. જબરજસ્ત રિસેશન અને બધી પ્રોપર્ટીઝ એમને બાય કરી રાખેલી, તે રૂપિયાના 40 પૈસા ચાલતા હતા રિયલ એસ્ટેટમાં. હવે એક જમીન કે મકાન વેચાય આવી પરિસ્થિતિમાં, ખરીદી તો લીધેલા પણ વેચે તો રૂપિયાના 40 પૈસા થાય, શું થાય? લાખો પાઉન્ડની પ્રોપર્ટી હોય એના રૂપિયાના 40 પૈસા થાય તો શું થાય? ગામ છોડવું પડે કે નહીં? આવી પરિસ્થિતિ એટલે એક બાજુ બે ના ના પાડી શકે કે સ્વામી પોતે સાક્ષાત આપણા ઘરે બેઠા છે, બાપા જેવા પુરુષ માંગે ને આપણે ના કેમ પાડીએ. અને બીજી બાજુ મનમાં મૂંઝવણ જો કે અત્યારે હા એટલો શબ્દ બોલું એટલે માથે વાળ છે એટલું દેવું થઈ જાય, અને 10 વર્ષ સુધી આમ માથું ઊંચું નહીં થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જઈ છે. એને ખબર હતી એટલે મૂંઝાઈ ગયા. સ્વામી ફરી વખત માથા ઉપર હાથ મૂક્યો, સ્વામી કે ભલે તું મને વિચારીને કહેજે, કાલે કહેજે. અને ભગવાન અને સંત છે ને જ્યારે અઘરી કસોટી કરે ને ત્યારે એવા ટાણામાં કરે ને, કટોકટીમાં આમ ધ્રુજાઈ નાખે તમને. પછી એ સાધુ હોય કે હરિભક્ત હોય એ કસોટી કરવા બેસે ને ત્યારે ભૂકા કાઢી નાખે સ્વામી, તો મન આમ આઘું પાછું આકુળ વ્યાકુળ કરી નાખે. પણ એ જાણે, એ સમજે છે કે કીડી ઉપર સીધો લાડવો ના મૂકે, ભભરાઈને મૂકે. પણ અમુક વખતે ભભરાવે, થોડું વધારે થાય ને તોય દબાઈ જઈએ. પણ એ વખતે ભાઈ ચંદુભાઈ તો બહાર ગયા, સ્વામી તો આરામમાં ગયા, અને બાર પછી બાજુના મકાનમાં ત્યાં ગયા, ત્યાં આખું ફેમિલી બધા રહેતા હતા, આમ ઉદાસ ફરતા હતા. ચંદુભાઈના વાઈફે એમને પૂછ્યું કે કેમ આમ ઢીલા ફરો છો, મોઢું કેમ ઉદાસ છે? તો કે કંઈ નહીં. તો કે ના ના, તમે આમ ઢીલા ફરો છો, બાપા સાક્ષાત આપણા ઘરે બેઠા છે ને તમે આમ ઢીલા ફરો છો. એટલે ચંદુભાઈ કીધું કે એક પ્રસંગ બની ગયો. એટલે શું? એટલે પતિ પત્ની બંને અંદર ગયા અને પછી ચંદુભાઈ એમના વાઈફને આખો પ્રસંગ કહ્યો કે આવો પ્રસંગ બન્યો અને સ્વામીએ મને આ કહ્યું. એના વાઈફે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામી બાપાને શું વાત કરી, હા પાડી શું કર્યું? ચંદુભાઈ કે ના, હું હા ના પાડી શક્યો. આટલું બોલ્યા અને ચંદુભાઈના વાઈફે કહ્યું કે સ્વામી જેવા સાક્ષાત પુરુષ, આપણે એનો મહિમા કહીએ છીએ કે ભગવાનના અખંડધારક સંત છે, અનંત કોટી બ્રહ્માંડના જીવને શ્રીજી મહારાજનો હાથ આમ રાખીને જમાડે છે, આજે એક દિવસ એમનો હાથ આપણી સામે આમ થયો હોય અને તમે મૂકી ના શક્યા, ધિક્કાર છે. આ તમારું ભક્તપણું લાજે છે. અને બધી મહિમાની વાતો કરી અને સામત પટેલના પ્રસંગો કીધા, અને આશાભાઈ ઈશ્વરભાઈ શાસ્ત્રી મહારાજની કેવી ટાણાની સેવા કરેલી, બધા પ્રસંગો કયા, અને મેરેથોન કથા શરૂ થઈ. તે અડધો પોણો કલાક કલાક થયો. ચંદુભાઈ કે સારું ચલો કાલ વિચારશું, વિચારશું નહીં કે હા જ પાડવાની છે. અને છેલ્લે તો એકદમ ભાવમાં આવીને ચંદુભાઈના વાઈફે ચંદુભાઈને કહ્યું કે બહુ તો તમારે શું કરવાનું હતું, મને ને આ બે દીકરાઓને બજારમાં વેચી દેવાના હતા એટલું જ કરવાનું હતું ને, પણ બાપાને તમે હા કેમ ના પાડી શક્યા? ગમે તે થાય પણ સ્વામીને હા પાડવાની, અને તમે કાલ પહેલા સવાર ઉઠે એટલે હા પાડી દેજો. તો કે સારું, એમ નહીં કે તમે આ પ્રસંગ સાંભળો. એમ કહીને એક પછી એક પ્રસંગ કાઢ્યો અને જેટલી કથા બધી સાંભળેલી, કારણ કે કાર્યક અને સત્સંગ સૌરભાતમાં આવી ગયું હશે, તે સમર્પણના સેવાના બધા પ્રસંગો ઠપ કરી દીધા રાત્રે. તે મેરેથોન કથા રસોડામાં ચાલી, પ્લેટફોર્મની બાજુમાં ઉભા ઉભા, તે સવારે કુકડો બોલ્યો 5 વાગ્યા સુધી. ચંદુબેન જોકા અને વાઈફ હાથ ખેંચીને કાચી કથા ચાલુ કરે. એક જ વાત, સ્વામી બાપાને હા પાડો, આ જે આપણું થવાનું એ થાય, રોડ ઉપર આવી જશું, ભીખ માંગશું, ગમે તે કરશું, પણ સાંઈ બાપા બોલ્યા છે એમનું વચન હેઠું નહીં પડવા દેવાનું. અને ભગવાન અને સંત ક્યાં લઈ લેવાના છે? તમે ભક્તોના પ્રસંગો જો, એને આપણી આ પરીક્ષા જ કરે છે, આપણા ભક્તપણાની આ પરીક્ષા છે. આપણે પાછું નથી પડવું, ફેલ નથી થવું, એમને આપી દેવું છે. એટલા બધા બળના શબ્દો કયા અને ચંદુભાઈ તૈયાર થયા. સવારે 5 વાગી ગયા ત્યારે હુવાનું તો હતું નહીં, નહીં ધોઈને પૂજા કરી લીધી. અને પ્રમુખ સ્વામી મારા 6 ને 10 જાગે ત્યારે સેવક સંતની ભેગા બેડરૂમમાં અંદર ગયા, ચંદુભાઈ ભેગા. અને સ્વામીને આમ સેવક સંત આમ બેઠા કર્યા પથારીમાં, આમ ધ્યાન કરતા હતા સ્વામી. ત્યાં ચંદુભાઈ ખાટલામાં જ્યાં આગલે દિવસે રાત્રે બેઠા હતા નીચે ત્યાં બેઠા, અને સ્વામી આંખ ખોલીને પહેલી નજર પડીને ચંદુભાઈ બેઠા હતા. સાંઈ કે લે ચંદુ અત્યારમાં આવ્યો? કે હા બાપા. સાંઈ કે શું બોલ? એ કે બાપા ગઈકાલ તમે વાત કરેલી ને કે પેલી તે લોન આપી છે તું સેવા કર નાખ. સાંઈ કે હા. તો કે બાપા હું સેવા કરી દઈશ, આપ રાજી થજો. આટલું બોલ્યા અને સ્વામી જે અંતરથી ઉલટ આવી ગઈ, બેઠા બેઠા સીધા ચંદુભાઈને ભેટ્યા. એકદમ ગાતરી બાજુ પર પડેલું, ઉઘાડા શરીર હતા, ગાર્ડન ફ્રેશ રાજીપો સવારના પહોરમાં,
ગાર્ડન ફ્રેશ રાજી પણ સિદ્ધુ ભેટ્યા, માથે હાથ મૂક્યા, ગાલ ઉપર હાથ ફેરવ્યા, ખભા ઉપર બધે હાથ ફેર્યા ચંદુભાઈ ને, અને જે શ્રીજી મહારાજે સામત પટેલને શબ્દો કીધેલા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને કીધા કે ચંદુ તારી સેવા ખરેખરી થઈ ગઈ, અને યાવત ચંદ્રો દિવાકરો થઈ ગયું, પૃથ્વીનું પટ રહેશે ને આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો તારે સેવાના ગુણગાન ગાશે. જો આજે આ 10 વર્ષ પછી આપણે યાદ કર્યા કે નહીં, 10 શું 1000 વર્ષ પછી પણ ચંદુભાઈને લોકો યાદ કરશે, કારણ કે એમને આ સેવા કરી છે, મોટા પુરુષના આશીર્વાદ છે. અને પછી એટલા રાજી થઈને આશીર્વાદ આપ્યા, ધબ્બા માર્યા, પાછા પથારીમાંથી સેવક સંતો બેઠા કર્યા, ઊભા થયા, ઊભા ઊભા પાછા ચંદુભાઈને ભેટ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા કે તારી અદભુત સેવા થઈ ગઈ. અને પછી તો પોતાના નિત્યક્રમમાં પરોવાયા, પૂજા બધી કરી લીધી, નાસ્તો કરવા બેઠા ત્યારે ચંદુભાઈ સામે બેઠા હતા, અને ચંદુભાઈ પછી તો એકદમ આનંદમાં આવી ગયા. પછી હસતા હસતા સ્વામીને કે બાપા, ગઈકાલ રાતે તમારી પાસે હું બોલી ના શક્યો, પણ પાછો ઘરે ગયો તે આખી રાત કથા વાર્તા સાંભળવી પડી. સ્વામી કે શું થયું? બાપા નાસ્તો કરતા હતા, સંતવારી ભક્તો બેઠા હતા. સ્વામી કે શું થયું? કે બાપા પછી તો ઘરે જઈને આવી બધી વાત કરીને મારા પત્નીએ પછી આવી રીતે કથા ચાલુ કરી, એમ કહીને આખો પ્રસંગ કયો. સ્વામી કે તો સારું કહેવાય, કથા વાર્તાનું આખી રાતનું મેટર એક સાથે મળે, 5-7 કલાકનું બધું ઘણું મેટર ભેગું કરી રાખ્યું કહેવાય. કે પણ બાપા બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી ચંદુભાઈ કે બાપા ખરેખર પત્નીએ બળ આપ્યું, મારા વાઇફે, મારા મનમાં હતું કે સેવા કરી નાખું પણ બળ નહોતું આવતું, પણ મારા વાઇફે બળ આપ્યું એટલે બધું થઈ ગયું, અને આખી રાત બધી કથા વાર્તા ચાલી એટલે અંતરમાં એમ થઈ ગયું કે નાના કરી જ નાખવું છે. તે સ્વામી શું કે ખબર છે? સ્વામી કે તે મને સવારના પોરમાં એને કહ્યું કે આ લોનની હું સેવા કરી નાખું, ત્યારે મને વિચાર આવ્યો કે આ ખંડાલાનો ઘાટ છે ને, ગાડી એક એન્જિને ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોવું જોઈએ. કે સ્વામી કે મને વિચાર આવ્યો કે ખંડાલાનો ઘાટ એક એન્જિને ગાડી ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોય ને તો જ આ ઘાટ ગાડી ચડે, બાકી ટેકરો ચડે પતી નહીં, કે આ ગાડી એમને એમ ટેકરો ના ચડે. કે પણ સ્વામી બહુ જ રાજી થયા, આશીર્વાદ આપ્યા, થાળમાંથી પ્રસાદ આપ્યો. સ્વામી કે તમારા કુટુંબમાં બધાનું આ સેવાએ કરીને કલ્યાણ, અને આને આ દેહે મહારાજ અક્ષરધામમાં બધાને બેસાડી દેશે. ખૂબ આશીર્વાદ આપ્યા અને થાળમાંથી પ્રસાદ આપ્યો. અને પછી જ્યારે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો, આજની તારીખમાં પણ તમે સ્વામિનારાયણ પ્રકાશ વિશેષાંક લંડન પ્રતિષ્ઠાનું ખોલીને જોજો કે પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં લાલકૃષ્ણ અડવાણી હતા, રાષ્ટ્રીય નેતા ભાજપ, એમની બાજુમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત, એમની બાજુમાં ભૈરવસિંહ શેખાવત મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન, અને એમની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને બેસાડેલા. અને પેલો ગોર વિધિ કરે, પ્રમુખ સ્વામી ચાંદલો કરે, સ્વામી એમનામાંથી આ વાત કેવી લે, અડવાણીજીને ચાંદલો કરે, કેશુબેન ચાંદલો કરે, ભૈરવસિંહ શેખાવતને ચાંદલો કરે, ગોળ ફરીને ચંદુબેન ચાંદલો કરે. પેલા નાળા છડી બાપાને બાંધે તો સ્વામી એના હાથમાંથી નાળા છડી લે, અડવાણીને બાંધે, બીજી નાળા છડી કેશુબેન બાંધે, ત્રીજી આમને ભૈરવસિંહને બાંધે, અને ચોથી ચંદુબેન બાંધે. બધી વિધિ સ્વામી એમની ઉપર કરે, આરતી પણ ઉતારડાવી સ્વામીએ, બહુ જ રાજી થઈને પછી બધા બાપાને બધા મહાનુભાવો ત્યાં હવેલીના ઉદઘાટન નિમિત્તે પધાર્યા. હવેલી પણ ભવ્ય તૈયાર થઈ ગઈ, જબરદસ્ત હવેલી છે, 5000 માણસ બેસે એવી પિલરલેસ, અને આમ આજુબાજુ આમ 2000 તો હાથીના મોઢા છે કાર્વિંગ કરેલા. ફરી એક જ્યારે લંડન જાઓ ત્યારે તમે જોજો એટલી ફાઇન હવેલી છે. અને તે હવેલીનું ઉદઘાટન પ્રસંગે સ્વામી ત્યાં પહોંચ્યા, નાણાછડી બાંધેલી હતી, શાંતિપાઠ થયો, ઠાકોરજી સેવક સંતના હાથમાં હતા, અને નાણાછડી આમ ખોલવાની હતી, અડવાણીજીને કેશુભાઈ બાજુ ઊભા હતા, સ્વામી આમ પાછળ જોયું, અને ચંદુભાઈ આમ બાજુ ઊભા હતા, સ્વામી આમ હાથ લાંબો કરી આમ પાછળથી ચંદુભાઈનો હાથ પકડીને વચ્ચેથી આગળ લાવ્યા, અને નાણાછડીનો એક છેડો બાપાએ પકડ્યો અને એક છેડો ચંદુભાઈના હાથમાં આપ્યો, અને બંને જણાએ હવેલીનું ઉદઘાટન કર્યું. અને પછી આમ ઠાકોરજીનો પહેલો પ્રવેશ થયો, અને સ્વામી અંદર પ્રવેશ પછી પહેલો જ પગ મૂક્યો જમણો, એટલે આમ હવેલી સામે ઊંચું જોયું, ભવ્ય કાર્વિંગ ને બધું જોયું, આમ રાજી થઈ ગયા કે વાહ. અને પછી પહેલું જ વાક્ય બોલ્યા કે વાહ, ચંદુની હવેલી, એવી સેવા, 1 મિલિયન પાઉન્ડ એટલે સાહેબ કે વાહ, ચંદુની હવેલી છે. પણ જો આવા રાજી થઈ ગયા ચંદુભાઈને આ પ્રસંગ તમે એમની પાસે જ સાંભળો ને તો આ તો આપણે 10 મિનિટમાં પતાયો, પણ આ પ્રસંગ 1.5 કલાક ચાલે એમને, એટલા કેફમાં ફરે છે બધી. પછી તો 3-4 વર્ષ સુધી ભયંકર તકલીફ રહી, એ રાતોરાત કઈ બધી તકલીફ દૂર નથી થઈ જતી, ભગવાનને સંત કસોટી કરે એટલે પૂરેપૂરી કરે. 5-6 વર્ષ સુધી બહુ તકલીફ રહી, પછી પાછી ધીમે ધીમે ભાવ ઉચકાતા થઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. અત્યારે તો બધી રીતે સાનુકૂળ છે, સારી સેવાય કરે છે, દિલ્હી અક્ષરધામમાં ઘણી સારી સેવા કરી, પણ મોટા પુરુષને ટાણે રાજી કરી લીધા. પછી ચંદુભાઈ હસતા હસતા કે આ પ્રસંગ કહેતા હતા ત્યાં લંડનમાં હરિભક્તોની શિબિરમાં, પછી હસતા હસતા કે મારે સેવા કરવી જ પડે ને, કે બાપા 74 ને 78 સાલમાં આવતા લંડન, 77 સાલમાં બધે, ત્યારે કેમ બધા બાળમંડળ આમ ખૂણામાં બેઠા હોઈએ, અને સાંઈ બાબા પૂજા કરવા આવે ને તિલક ચાંદલો કરે પૂજામાં પોતે, પછી આમ જોઈ અને મને નજીક બોલાવે. અમે તો કે ચડ્ડી પહેરીને આમ બેઠા હોય ખૂણામાં, હું દોડીને નજીક જઉં અને સાંઈ બાપા પોતે તિલક ઘસી અને મને ચાંદલો કરી દેતા.
પચીસ દિવસ રોકાય ને તો 25 દિવસ એને ચાંદલો કરી દે. પછી હસતા હસતા કે હવે મને સમજાણું, પણ તે તાર ચાંદલો શું કામ કરી દેતા હતા, એ મોટો કરવાનો હતો કે આજે મોટો ચાંદલો કરવાનો હતો ને એટલે તે તાર ચાંદલો કરી દેતા હતા કે. પણ આ તો હસતા હસતા પોતે વાત કરતા હતા. પણ કે સાંઈ બાબા પધરામણી થાય ને તો ગાડીમાં બેસે અને મને દૂર ઉભેલો જોયો ને તો હું તો નાનો હતો, આમાં 7-8-10 વર્ષનો હું, પણ આમ દૂર ઉભો તો મને બોલાવે અને પછી મને પૂછે આ સ્કૂલે જવાનું છે, તો હું કહું કે નાના સ્વામી આ સ્કૂલે નથી જવાનું, આ તો રજા, ચાલ મારી સાથે. તો પધરામણીમાં પોતાની સાથે મને ગાડીમાં ખોળામાં બેસીને પધરામણીએ લઈ ગયા છે પ્રમુખ સ્વામી. આવી રીતે મને લાભ આપ્યો નાનપણથી. પછી એ માંગે મારે આપી જ દેવું પડે ને. પણ જો આ તો મોટા પુરુષની રીત છે, હેત કરવાની રીત, સેવા સમર્પણમાં જોડાવાની રીત. પણ જો કહેવાનું શું કે આવા ભક્તો આજે પણ છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાન અને સંત માટે કરી દેતા હોય છે, તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો જોવા મળે છે. અને આવી સેવા અને પાછી સાથે સાથે એવી સમજણ, એવી અંતરમાં સમજણ પણ દ્રઢ. આ તો આપણે સેવા સંબંધી બધા અનેક દ્રષ્ટિકોણ જોયા, પણ સમજણ પણ હરિભક્તોની એવી કે કદાચ જો સેવામાં ચૂક થઈ ગઈ હોય તો પોતે એવી અંતરદ્રષ્ટિ પણ કરતા, જેમ યોગીજી મહારાજે યોગી ગીતામાં સ્મૃતિ કરી છે કે રૂડાભાઈએ બળદ ન દીધા તો બહુ બળતરા થઈ. એ પ્રસંગ આપણે આખો જાણીએ છીએ કે મહારાજ ગઢડામાં જયારે મંદિર બાંધતા હતા, રૂડાભાઈના બે બળદ સરસ જોયા. મહારાજ કે આવા બળદ અમારી માટે હોય તો જોજો, તો કે આ મહારાજ જોઈશ. રૂડાભાઈને ન આપવા એવું નહોતું, પણ જરા ક્લિક ના થયું પેલું કે આ મહારાજ માંગે છે તો જોવાના જ છે, બીજા બળદ તો એ મારા માટે જોઈશ, અત્યારે આ તો આપી દઉં. પણ એવું જરા સ્ટ્રાઇક ના થયું. પછી તો શોધતા રહ્યા અને મહારાજ કાયમ યાદ કરાવતા, રૂડાભાઈ અમારા બળદનું શું થયું. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને આ બાજુ ગઢડાનું મંદિર બંધાઈ ગયું. વર્ષો વીતી ગયા, શ્રીજી મહારાજ ધામમાં ગયા અને આ બાજુ રૂડાભાઈને પસ્તાવો શરૂ થયો કે ઓહો, આ બે બળદ શ્રીજી મહારાજે માંગ્યા હતા હું આપી ના શક્યો. અને મને એ વખતે બુદ્ધિ ના સૂજી કે મહારાજને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન પોતે પૃથ્વી ઉપર પધાર્યા, અમને અમને આટલો લાભ આપ્યો, કલ્યાણ કરવા માટે પધાર્યા, અને આ બે બળદ હું મહારાજને ના આપી શક્યો. એટલો બધો મનમાં પશ્ચાતાપ થયો ત્યાં હદ નહીં. અને ગઢડામાં ત્યાં કોઠારી મહાપુરુષદાસ હતા, એમને જઈને મળ્યા કે સ્વામી અંતરમાં બહુ બળતરા રહે છે. ત્યારે મહાપુરુષદાસે કહ્યું કે અત્યારે ત્યાં વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ છે, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, મહારાજના રાજીપા વાળા છે, એને જઈને તમે એક બળદની જોડ આપી દો. એટલે મહારાજને પહોંચી ગઈ સારામાં સારી બળદની જોડ લઈને એ આપવા માટે વડતાલ ગયા. અને પછી વિચાર આવ્યો કે ના ના, એક નહીં, સવાઈ બધું કરી નાખું, બમણું કરી નાખું, 4 ગણું કરી નાખું. 12 જોડ બળદની લઈને વડતાલ ગયેલા રૂડાભાઈ. અરે 12 જોડ બળદ એ રઘુવીરજી મહારાજના હાથમાં આપ્યા. અને ત્યારે રઘુવીરજી મહારાજ એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને લેખિત પણ આપ્યું કે તમારી આ સેવા અદ્ભુત છે. પોતાના અંતરમાં ઘણી શાંતિ પણ થઈ, પણ તોય જે પેલો 10% જે કાંટો એ નીકળ્યો નહીં. 10% તો મનમાં દુઃખ રહ્યા કરતું કે આડું બધું બરોબર, 12 જોડ બળદની સેવા કરી દીધી. રઘુવીરજી મહારાજ રાજી થયા મહાપુરુષદાસ જેવા કોઠારીની આજ્ઞાથી કરી. પણ તોય શ્રીજી મહારાજ સદેહે પૃથ્વી ઉપર હતા, એમના હાથમાં તો હું બળદની રાસ આપી શક્યો નહીં, એ તો એક રહી જ ગયું, બળતરા રહેતી હતી. ત્યારથી પોતે દર વર્ષે એક બળદની જોડ વડતાલ આપતા. અને રૂડાભાઈ પોતાના વિલમાં લખતા ગયા કે મારા વંશજમાં આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. ત્યાં આજે 200 વર્ષથી રૂડાભાઈની 6ઠી પેઢી ચાલે છે, એ એક બળદની જોડ વડતાલ મંદિરે આપે છે. જો એક સેવાની ચૂક થઈ ગઈ પાછળ કેટલી મોટી વાત બની જાય. પણ જો એ ભક્તને હૃદયમાં અંતરદ્રષ્ટિ હતી, ચલો સેવા તો ચૂક થઈ જાય, સ્વભાવ પ્રકૃતિ પૂર્વના સંસ્કાર ઘણું બધું કામ કરી જાય, પણ આપણે ભક્ત પણ છે ને કે એક અંતરદ્રષ્ટિ રહી, એક ભાવના રહી, અને આવી ભાવના અને આ વિલ કરતા ગયા. પણ એ 1992 સુધી નિયમિત બળદની એક જોડ આપી. પછી તો 6ઠી પેઢી બધો પ્રગટનો સત્સંગ થયો, વચનામૃતમાંથી સત્પુરુષનો મહિમા સમજાણો. અને ચાલુ યોગી શતાબ્દી મહોત્સવે રૂડાભાઈની 6ઠી પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2 ફર્સ્ટ ક્લાસ સંઘારેલા બળદ લઈને એ લોકો આવેલા. અને બધા 28-30 જણા બધા પુરુષ સભ્યો બધા હાજર હતા. અને સર્વસ્વ બાપાને ઉતારે આવ્યા અને સાંઈ બાપાને બધી અગાઉથી સંતોએ વાત કરી રાખેલી. બાપા ઉતારામાંથી સ્પેશિયલ બહાર આવ્યા, સભામાં જતા પહેલા બંને બળદને ચાંદલા કર્યા. અને તે વખતે રૂડાભાઈના જે સીધા વંશજ હતા એણે બે બળદની જોડ પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી અને આમ 2 આંખમાં આંસુ સાથે હાથ જોડીને બોલ્યા કે બાપા, 6ઠી પેઢીએ આજે શ્રીજી મહારાજે હાથો હાથ બળદ લીધા. એવું અમને આમ અંતરમાં પ્રતીતિ આવે છે. અને ખરેખર બન્યું એવું કે 28-30 જણા જે પુરુષ સભ્યો હાજર હતા એમાંથી 5-7 જણાને તો પાછળથી એ લોકોએ પોતાના કુટુંબીજનોને વાત કરીને સંતોને વાત કરી કે જ્યારે અમારા ભાઈઓએ બળદની રાસ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી ત્યારે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અમને શ્રીજી મહારાજના દર્શન
થયેલા એમના વંશજો અત્યારે પણ વાત કરે છે, પણ જો છઠ્ઠી પેઢીએ બધું ભેગું થયું તો આવી અંતરદ્રષ્ટિ હરિભક્તોને રહેતી, પણ આવા પ્રસંગો પરથી આપણને ખબર પડે કે આજે પણ એવા ભક્તો છે કે એવી સમજણ છે, જો સેવાની ચૂક થઈ ગઈ તો બહુ અંતરમાં બળતરા રહી જાય છે. નાગજી કાકા હતા આપણા સિસવાના, ગુજરાત એરવેઝ વાળા, મૂર્તિ આફ્રિકાના, અને 1968માં સારંગપુરમાં યોગીજી મહારાજ કથા કરતા હતા, બધા સંતો હરિભક્તો તે વખતે બેઠેલા, અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સભામાં આવી નાગજી કાકાના ખભા ઉપર આમ ટપલી મારી કે જરા બહાર આવો ને. યોગીજી મહારાજની કથા ચાલુ હતી અને પ્રમુખ સ્વામી મહારાજે નાગજી કાકાને બહાર બોલાવ્યા. અને આ પ્રસંગ 1993માં આમ બધા પાર્ષદમાં હતા સંતો, અને સારંગપુરમાં બાપા જૂન મહિનામાં આખો મહિનો રોકાયેલા ત્યારે નાગજી કાકા બાપાના આશીર્વાદ ચાલુ હતો અને એકદમ સભામાંથી ઊભા થઈ ધ્રુસ્કીને ધ્રુસ્કી રડવા માંડ્યા. અને સ્વામી પાછળ શાંત રાખે કે નાના સ્વામી મને આજે પેલો પ્રસંગ કહેવા દો, મને આ મંતરમાં બળતરા થાય છે. બાપાના ચાલુ આશીર્વાદે એમણે બાપા પાસેથી માઇક લઈને નાગજી કાકાએ આ પ્રસંગ સારંગપુરની સભામાં કહેલો કે આવો પ્રસંગ થયેલો, મને પ્રમુખ સ્વામી મહારાજે બહાર બોલાવ્યો. અને બહાર બોલાવીને મને કહ્યું કે નાગજી કાકા આપણા એક હરિભક્ત છે, એમની દીકરીનું લગ્ન છે, એમને જરા અત્યારે આર્થિક તકલીફ છે તો તમે 500 રૂપિયાની સેવા કરો તો એમને દીકરીનું લગ્ન બધું પૂરું થઈ જાય. તો નાગજી કાકા કે મેં કહ્યું કે વાંધો નહીં સ્વામી, આપ કહો છો તો હું સેવા કરું, પણ મને યોગી મહારાજ કહે ને તો હું સેવા કરું. તો સ્વામી બોલ્યા કે આ તમને યોગી મહારાજ જ કહે છે એમ તમે સમજો, તમે આ સેવા કરી દો, અને એવું હશે તો આપણે અમને સભા પૂરી થાય પછી આપણે યોગી મહારાજને વાત કરી દેશું કે તમે 500 રૂપિયાની સેવા કરી છે અને યોગી મહારાજ આશીર્વાદ આપશે. તો એ નાગજી કાકા કે મેં કહ્યું કે સ્વામી બરોબર તમારી વાત, મને આપવા વાંધો નથી, પણ એકવાર મને યોગી મહારાજ કહે તો હું આપી દઈશ. બીજી વાર આવું બોલે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને શું કહ્યું કે વાંધો નહીં તમે બેસો સભામાં, આપણે છેલ્લે યોગી મહારાજને પૂછી લેશું. પછી કે હું અંદર જઈને બેઠો સભામાં બેઠો, અને પછી 10-1 મિનિટમાં યોગીજી મહારાજના આશીર્વાદ પૂરો થયા, વ્યક્તિગત દર્શન આવે, થોડા 25 હરિભક્તો બેઠા હોય. અને તે વખતે નાગજી કાકે બિચારે ફેથફુલી યોગીજી મહારાજને પૂછ્યું પ્રામાણિકપણે કે બાપા મને પ્રમુખ સ્વામી બહાર બોલાવ્યો અમને સભા વખતે, મને કહ્યું કે આપણા એક હરિભક્તને જરૂર છે, એમના દીકરીનું લગ્ન છે, તો તમે 500 રૂપિયા આપો, 68ની સાલની વાત. તો સ્વામી હું આપું સેવા કરી દઉં. એટલે યોગીમાં કે લે ગુરુ મને કેમ પૂછવા આવ્યા, પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી છે, એ સેવાનું કે એટલે મને પૂછવા નહીં આવવાનું, કરી જ નાખવાની, જાઓ ગુરુ જાઓ પ્રમુખ સ્વામીને રાજી કરી દો એમ કહીને મને મોકલ્યો. એટલે કે હું દોડતો બહાર આવ્યો, જો રૂડાભાઈને સેવા ન કરવી એવું નહોતું બળદનું, એ બિચારા શ્રદ્ધાથી બળદ શોધતા હતા અને મહારાજને આપવા હતા, પણ ટાણું ચૂકાઈ ગયેલું એમ નાગજી કાકાને ટાણું ચૂકાઈ ગયું. બહાર જઈને પ્રમુખ સ્વામી મહારાજ બાકડા ઉપર બેઠા હતા અને કે સ્વામી પેલા 500 રૂપિયા લો આર્યા કોને આપવાના છે એમ કંઈક કવરમાં નાખતા હતા. એટલે સ્વામી આમ ખાલી આમ સાહજિક ટપલી મારી, સાંઈ કે નાગજી કાકા પેલી સેવા થઈ ગઈ અને એક બીજા હરિભક્ત આવ્યા એની પાસે મેં સેવાનું કહી દીધું, ફરી બીજી સેવા છે તમને કહેશું. પછી યોગીજી મહારાજે કીધું સ્વામી આવું થઈ ગયું. યોગીજી મહારાજ કે લે ગુરુ તમે ટાણું ચૂકી ગયા ને. એટલે પાછું યોગીજી મહારાજ આવું બોલ્યા એટલે જે અંતરમાં બળતરા થઈ, અને કે એવી બળતરા અંતરમાં થઈને તે દિવસથી આજની સુધી આજે એ વાતને 25 વર્ષ થયા, હું તો દૂધનો દાઝેલો જેમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ પ્રમુખ સ્વામી અત્યારે એક એક શબ્દ બોલે ને આમ ઝીલી લઉં છું, ને સેવામાં ચૂક ન થાય ધ્યાન રાખું છું, પણ કે સ્વામી બળતરા પેલી મળતી નથી એમ કહીને પાછા ધ્રુસકે ને ધ્રુસકે સંતોની વચ્ચે રડવા માંડ્યા નાગજી કાકા. આ 93ની સાલમાં જૂન મહિનાનો પ્રસંગ. સાંઈ પાસે નજીક બોલાવ્યા, આશીર્વાદ આપ્યા, સાંઈ કે તમારી બધી સેવા થઈ ગઈ, અમે રાજી છીએ, અમને એ પ્રસંગની યાદ નથી, તમે શું કામ યાદ કરો છો. અને સ્વામી કે ક્યાં એવો મોટો પ્રસંગ બની ગયો છે અને ક્યાં તમારે એટલું બધું રાખવાની જરૂર છે. એ સ્વામી પાસે છાતી ઉપર હાથ ફેર્યો ને આમ સાંઈ કે શાંતિથી કે ના બાપા અહીંયા હાથ ફેરો, કે આ પ્રસંગની હજી સ્મૃતિ જતી નથી, આ પ્રસંગ મને ભૂલવાડી દો તમે, નહીં તો મને બળતરા નહીં જાય. સ્વામી પાસે આમ છાતી પર હાથ ફેર્યો, સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું કે ફરી તમને યાદ ના આવે આ બધી વસ્તુ. પણ જો આવા હરિભક્તો કદાચ ચૂક તો થઈ જાય એની વાત એની ના નથી, પણ અંતરદ્રષ્ટિ રહે કે એવી સમજણ રહે કે મારાથી આ ચૂક થઈ ગઈ. તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો છે, અને આવી સેવા છે, આવું સમર્પણ છે, અને આવી સમજણ છે, એને લઈને હરિભક્તોના અંતરમાં કેફ અને આનંદ 24 કલાક વર્ત્યા કરે છે. શ્રીજી મહારાજના વખતમાં ગાણલાના મૂડી ડોશી હતા, અને સમય એનો ધણી ધામમાં જતો હતો, ખાટલા ઉપર સૂતો સૂતો વિલાપ કરે કે તે તો શ્રીજી મહારાજની સેવા કરીને તારું કલ્યાણ થઈ ગયું, પણ હું નકામો આખી જિંદગી બીડીઓ ફૂકી ખાધી અને ચોરે બે ખાઈને ગપ્પા માર્યા કર્યા, તે મારું કલ્યાણ તો હવે નહીં થાય, હું તો નરકે જવાનો. ત્યારે મૂડી ડોશી વૃદ્ધ હરિભક્ત બાઈ અભણ એના ધણીને શું કહે છે કે તું શું વિલાપ કરસ અને તું શું શ્રીજી મહારાજના મહિમાને સમજો, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજની સેવા કરીશ, મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજને રોટલા જમાડ્યા છે, અને એ હાથના રોટલા તે ખાધા છે, માટે તારું કલ્યાણ તો થઈ જ ગયું છે, તને મનાતું નથી, તને પ્રતીતિ નથી. હવે એક વૃદ્ધ ગામડાની અભણ બાઈ
એને કેટલી બધી પ્રાપ્તિનો આનંદ હશે. શાસ્ત્રનો એક શબ્દ નહીં જાણતી હોય, અભણ એટલે વાંચતા કંઈ નહીં આવડતું હોય. અને મેં નિત્યાનંદ સ્વામી જેવા સભા મંડપમાં કથા વાર્તા કરતા બે શ્લોક વચ્ચે બોલે એટલે લિંક તૂટી જાય કથાની, શું સમજણ પડે એમ. પણ અંતરમાં પ્રાપ્તિનો કેફ કે ઓહો શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા. તો જો આવી સમજણ સેવાને સમર્પણનો લાભ આ છે કે આવો આપણને કેફ 24 કલાક રહ્યા કરે. આજે પણ એવા હરિભક્તો છે કે અંતરમાં પ્રાપ્તિનો કેફ, ગમે તેવું દુઃખ આવીને ઉભું રહે એને અડે જ નહીં, 24 કલાક કેફ મારે. વિવેક સાગર સ્વામી કહે છે ને આ બધા હરિભક્તોની એક સ્પેશિયલ ફાઇલમ છે, સ્પેશિયલ કેટેગરી છે, અને વિવેક સાગર સ્વામી એમનું નામ પાડેલું છે વગર પીધે પીધેલા. આ બધા કેવા કહેવાય? વગર પીધે પીધેલા બધા. વીરચંદભાઈ મોદી છે, પછી આપણે પેલા મલાડમાં અમારા શંકરભાઈ છે પટેલ ગઢ વિસ્તારના, પછી ચિત્રંજન કાકા છે લંડન, આ બધા છે ને, અને પછી અરુણભાઈ છે આપણા, આ બધા 24 કલાક કેફમાં મહારાજ સ્વામી સ્વામી મહારાજ ગમે તે પ્રસંગ બની જાય ને એનો કેફ ઉતરે જ નહીં, એનો આનંદ ઓછો થાય જ નહીં, ખરેખરું જીવમાં મરી ગયું. પણ જો આ આનંદ, અને આપણે થોડું થોડું થાય ને ઢીલા પડી જઈએ, થોડુંક થાય ને તાવ તો હજી ગામને પાદર વલસાડના ખૂણે ઊભો હોય ને ત્યાંથી અહીંથી ગાદલો ડુંગી જાય, લે આવું આપણને કેમ થતું હશે? આપણે સભા ભરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ને આ કેમ વારે વારે આપણને આવું થાય છે? થાય તો દેહનો ભાવ છે, સત્સંગ એના માટે નથી. પ્રથમનું 70મું વચનામૃત, સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણ માટે કરવો, પણ લૌકિક પદાર્થની અપેક્ષાએ સત્સંગ કરવો નહીં. તમે સત્સંગ કરો છો એટલે તમારો જુવાન દીકરો એક્સિડન્ટમાં ધામમાં ન જાય એવું નથી. અમારા સંતો જુવાનને કોઠારીઓ ધામમાં ગયા છે ને, આ સંતપ્રિય સ્વામી નડિયાદના કોઠારીઓ તમે ધામમાં ના ગયા એક્સિડન્ટમાં, સંતો ધામમાં જાય છે ને ત્યારે તમારો જુવાન દીકરો નહીં જાય? તમે કહો કે અમારે સત્સંગી ના જવો જોઈએ તો સાધુ નથી જતા? સાધુ જાય એ તો ગમે તે નિમિત્ત છે, ગમે તે કારણ છે, ભગવાન સંતે જેમ આપણું આયુષ્ય કરવું એમ કરે. તમે એમ કહો કે અમારે તો સત્સંગ નિયમિત કરીએ છીએ અને દશાંશ વિશાંશ ધર્માદો નિયમિત આપીએ છીએ, ઉત્સવ સમયે અમે સેવા કરીએ, એના તિથલનું મંદિર બંધાણું ત્યારે અમે આટલી સેવા કરી, પણ આરું ખબર નહીં કોઈ રીતે ધંધામાં મેળ નથી આવતો, દુકાન નથી ચાલતી, આવો પ્રશ્ન થાય છે? જો થાય તો હજી સત્સંગમાં કાચબ છે. આ બેને કોઈ સંબંધ જ નથી, પેલી સેવા કરીએ કલ્યાણ માટે છે, અને આ તો સુડીનું દુઃખ કાંટે માટાડે છે. તારી દુકાન વેચી જવાની હતી, એમાંથી હજી ચાલે છે, તારા નામે જેટલું થારું રાખ, આ સુડીનું દુઃખ કાંટે મટ્યું છે. પણ હરિભક્તને એવું છે, તમે જોજો બધાને થોડુંક દુઃખ આવે ને તરત સત્સંગનો વિચાર પહેલો આવે. એક હરિભક્તનો ફોન આવ્યો અમારી ઉપર, એ કે સ્વામી હું દશાંશ વિશાંશ ધર્માદો બહુ નિયમિત કાઢું છું. મેં કીધું બહુ સારું, પણ કે દશાંશ વિશાંશ ધર્માદો મેં નિયમિત કાઢ્યો એટલે હવે મારી લક્ષ્મી શુદ્ધ થઈ ગઈ કહેવાય? મેં કહ્યું હા શુદ્ધ થઈ ગઈ ને, મહારાજની આજ્ઞા પ્રમાણે તમે સેવા કરી, મારા હકની થઈ ગઈ કહેવાય? મેં કહ્યું હા. 3 વખત હા પાડી એમાં તેને 303 ગોળી છોડી. મને કે તો પછી મારા ઘરે ચોરી કેમ થઈ? હા એ શર મારો હું ધર્માદો કાઢું છું, હવે બાકીની લક્ષ્મી હકની થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ, હવે ચોરી શું કામ થઈ? મેં કહું બસ આ બધું કર્યા પછી પણ તમારી સમજણ કેટલી છે એ ચેક કરવા માટે શ્રીજી મહારાજે ચોરને મોકલ્યો અને ચોરી કરાવી, કરતા હરતા તો એ જ છે. અને મહારાજે પ્રથમ 62માં લખ્યું કે સત્સંગીને માથે કાળ કર્મ અને માયા એ ત્રણેય દુઃખ લાવવાને સમર્થ નથી. સત્સંગીને જે દુઃખ આવે છે ભગવાનને સંત જાતે મૂકે છે, પ્રથમ 61 પ્રમાણે કાં તો પરીક્ષા કરવા અને કાં તો પોતાની એની નિષ્ઠા ચકાસવા માટે કે આનું બધું બરોબર છે, છતાં એને દુઃખ મૂકવું એ કેવું વિચારે છે, કેવું સમજે છે, એ સત્સંગ એનો કેટલો ઓછો થઈ જાય છે ચેક કરવા માટે દુઃખ મૂકે. શ્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણો સત્સંગ ચેક કરવા માટે એક જ અસ્ત્ર અને શસ્ત્ર જે ગણો એક જ છે, શું? દુઃખ મૂકવું. એ દેહનું દુઃખ મૂકે, મનનું દુઃખ મૂકે, વ્યવહારનું મૂકે, કાં તો સત્સંગનું દુઃખ મૂકે. અને પછી એ બેઠા બેઠા જોવે કે જોવું કેમ ચાલે છે, એનું કેવું ભજન થાય છે, કેવી સેવા કરે છે, મંદિરમાં કેવો આવે છે, કેટલાના અવગુણ લે છે. પેપર નીકળી જાય ને ખબર નથી પડતી, હા ગમે ત્યારે પરીક્ષા થઈ જાય આ તો. પણ ભગવાનને સંત તો આવી રીતે પરીક્ષા કરી લે. તો આપણે જે પ્રસંગની વાત કરતા હતા, આવી રીતે ભગવાનને સંત આપણી પરીક્ષા કરી લે. તો પેલા હરિભક્તે પૂછ્યું કે કેમ? મેં કહ્યું આવી રીતે આ ચેક કરવા માટે કે આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળે છે. તો બહુ આમ નિષ્ઠાવાન હરિભક્ત હતા, થોડા રમૂજી તો કે સ્વામી હું ફેલ ને. મેં કહ્યું હવે એ તો તમારે વિચારવાનું, પણ જો આવું થઈ જાય આપણને હકનું, પણ જો કોઈ રીતે કરીને ગમે તેટલું દુઃખ આવે તો પણ પોતાની નિષ્ઠા આગી પાછી થાય નહીં. તો આવી પણ એક સમજણ અંતરમાં દ્રઢ છે. પણ આવી રીતે આપણે મૂળ પ્રસંગની વાત કરતા હતા, ઘાણલાના મૂળી ડોશીની વાત કરતા હતા
કે આવી સમજણ એને દ્રઢ રાખી અને પોતાના પ્રાપ્તિનો આવો કેફ, એટલે આપણે એ વાત પરથી ડાયવર્ટ થયેલા કે આવો કેફ હોય તો કોઈ પણ દુઃખ આવીને ઊભું રહે એના કેફ કોઈ દિવસ ઓછો થાય નહીં. તમે દરિયામાં ભરતી ચડી હોય અને તમે 10-10 હજાર લીટરના ટેન્કરો લઈને આવો તમારા અને 50-50 ટેન્કર ભરી જાઓ ભરતીમાંથી, તો દરિયાનું પાણી કેટલું ઓછું થાય? આમ દેખીતે નજરે ચડે કે આમાંથી તો 10-10 હજાર લીટરની 100 ટેન્કરો કોક ભરી ગયું પાણી, દરિયાનું પાણી ઓછું થાય? એમ જણે એકવાર આમ કેફ ચડી ગયો ને એને પછી કોઈ દુઃખ આવીને ઊભું જ ના રહે, એની ભરતીમાં ઓટ આવે જ નહીં કોઈ દિવસ. એવા ભક્તો, એટલે ગાંડલાની મૂડી ડોસીને આવો કેફ. કાળાશ્રીના હીરા ભગત હતા, હવારના પોરમાં પોતે હરિજન હતા એટલે ચોક વાળવા માટે ગયા. વસંત પંચમીનો દિવસ હતો એટલે મુહૂર્ત વહેલું હતું, બધા મહાજનોએ વહેલી દુકાન ખોલી. ગુણાત્યાન સાહેબના વખતનો આ પ્રસંગ છે. તો બધાએ જોયું, અરે હીર્યા આ કપાળ ઉપર શું કર્યું? આમ કપાળમાં વાળ ઊંચા કરીને બતાવ્યું કે અમારા સ્વામિનારાયણ તિલક ચાંદનો. અહીંયા અહીંયા કે હરિજન એટલે તો તુકાર જ બોલાવે, તોછડી ભાષામાં બોલાવે. અરે હીર્યા તું ક્યાંથી ભગત થઈ ગયો? અરે કે મારા ઈશદેવ શ્રીજી મહારાજ, મારા ગુણ, મારા ગુરુ જુનાગઢના જોગી ગુણાતીતાનંદ. પેલા મહાજનો કે અલ્યા ભગત તો તારી જ્ઞાતિમાં કુજાર થતા હશે, ભગત તો નરસિંહ મહેતા હાચા, કે એણે પેલો રાગ ગાયો તે ભગવાને સાક્ષાત પ્રગટ થઈને હાર નાખ્યો. ત્યારે આ કાળાશ્રી ગામના હીરા ભગત આમ તો નિમ્ન જ્ઞાતિના કહેવાય, મહાજનની સામે આમ આંખ ઊંચી થાય નહીં. બોલવાની તો વાત નહીં, 200 વર્ષ પહેલા મહાજનની સામે આંખ ઊંચી ના થાય, પણ અંતરમાં એક કેફ. તો ભગત કે મહાજન તમે મારા મા બાપ ખરા, પણ આ પ્રસંગે એક વાત કરવી છે. નરસિંહ મહેતાએ આખી રાત ગાણા ગાયા ત્યારે ભગવાનને ઉપરથી હાર લબડાયો, તે હાથો હાથ તો આપ્યો જ નથી, ઉપરથી લબડાયો. અને આ ભગત તો દર પૂનમે જુનાગઢ મંદિરે જાય છે ત્યારે મારા ગુરુ ગુણાત્યાન સ્વામી આમ હાથ મારા માથા ઉપર મૂકે છે, કેવો કેફ બોલો. તે આખી જિંદગી વાળ નહીં કપાયેલા, વાળ છૂટા કરે ને તો નીચે જમીન સુધી ઢસડાય એટલા વાળ લાંબા થઈ ગયેલા ભગતના. કોકે ભગત આ વાળ આટલા લાંબા કર્યા? અરે કે આ માથા ઉપર જુનાગઢના જોગી ગુણાતીતે હાથ મૂક્યો છે, હવે ગાંઈજાન મૂકવા દેતો હોઉં કે? બોલાણે એવો કેફ ચડી ગયેલો એને, હવે અજામને ના મૂકવા દઉં કે છે, જુનાગઢના જોગી હાથ મૂક્યો છે, આટલા લાંબા વાળ થઈ ગયેલા. આવા કેફ વાળા હરિભક્તો, એટલો બધો અંતરમાં કેફ. આજે પણ એવા હરિભક્તો છે આપણા ભગવાનજી ભાઈ માંડવિયા કેનેડાના, એમના દર્શન કરવા હોય તો બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં ફોટો છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી બંને પેલું માઉથ પીસ બાંધેલું છે, અને ભગવાનજી ભાઈ માંડવિયાને હોસ્પિટલમાં જોવા માટે ગયા છે ને એમણે પણ માઉથ પીસ બાંધેલું છે, એમને લુકેમિયા હતું, બ્લડ કેન્સર, અને 88 કે 89 સાલમાં ધામમાં ગયા, 38 વર્ષની જ ઉંમરે, પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત, નિયમ ધર્મ મેં વચ્ચુસ્ત, સત્સંગ મંડળના પ્રમુખ અને આખા ટોરન્ટોના ગુજરાતી સમાજના પણ પ્રમુખ. બહુ નાની ઉંમરે કેન્સર થયેલું અને હોસ્પિટલમાં પથારીવશ થઈ ગયા. એ કે બાપાને તમે ફોન કરો ને પત્ર લેખો. હરિભક્તોએ કહ્યું તો પણ બાપાને એક ફોન નહીં, પત્ર નહીં, કે જેમ સ્વામીની ઈચ્છા એમ મારો દેહ પડે, અને મારે અભક્ત નથી થવું, કે હું મારી બીમારી ટળે માંગુ મોટા પુરુષ પાસે તો મારું ભક્ત પણ લાજે, જેમ એમની ઈચ્છા હોય એમ મારો દેહ પડે, મને કોઈ અફસોસ જ નથી, હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડે પછી પણ અક્ષરધામમાં. એ જ વખતે ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુએ ભગવાનજી ભાઈ માંડવ્યા ઉપર પત્ર લખ્યો કે ગઈ સાલ અમે ત્યાં કથા કરવા માટે આવ્યા અને પારાયણનું આયોજન તમે કરેલું એની અમને સ્મૃતિ થાય છે, એક ફકરો લખ્યો. અને બીજા ફકરામાં લખ્યું કે તમારા દુઃખ વિશે મેં જાણ્યું કે તમને બ્લડ કેન્સર છે અને તમારો દેહ પડશે, પણ મને મનમાં એમ વિચાર આવે છે કે તમે પ્રમુખ સ્વામી જેવા સાક્ષાત પુરુષની સેવા કરી તોય તમને 38 વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થઈ ગયું, તે મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગો તો એ ઐશ્વર્ય વાપરે અને તમારું બ્લડ કેન્સર દૂર થઈ જાય, તમારા હજી સંતાનો નાના છે. આ પત્ર આવ્યો, હવે આવા તાણે આવો પત્ર આવે અથવા આવા શબ્દો સાંભળે ગમે તે માણસ આમ હલી જાય, હા એને સત્સંગ વિશે સંશય થવા માંડે કે આવું વાત તો સાચી છો, મેં આટલી સેવા કરીને મારે જ આવું થયું. સત્સંગીઓના મૂળ પ્રશ્નો છે, સંતો પાસે આવીને આ જ વાત કરે છે ને, સ્વામી અમે આટલું બધું કરીએ છીએ ને આવું કેમ થાય છે? પણ તું આટલું બધું કરસ ને એટલે ભગવાને નક્કી કર્યું કે તારે આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે એટલે એમને આને આ દેહ જ કરાવવું છે બધું, એટલે આને આ દેહ જ બધું ચોખ્ખા કરી નાખવા છે, ઘસી જ નાખવા છે. ભગવાનજી ભાઈએ પોતે પત્ર લખી શકતા નહોતા, અશક્ત થઈ ગયેલા, એમના પત્ની એમને કીધું કે હું લખાવું એમ તું પત્ર લખ. એમના પત્નીએ પત્ર લખ્યો, જે કેફનો પત્ર એમને લખ્યો છે આ તો ભગવાનનું કરું. ને એમના પત્નીને બુદ્ધિ સૂજી તો એ પત્રની ફોટોકોપી ઝેરોક્સ કઢાવી લીધી એમણે અને સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ. અને જે આપણું સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ, એમાં છેલ્લેથી બીજા કે ત્રીજા પાના ઉપર એ ભગવાનજીભાઈનો પત્ર ધામમાં ગયાના 3 જ દિવસ પહેલાં જે લખેલો એ છાપેલો છે આપણે, એમાં એમણે પેલા ધર્મગુરુને લખ્યું કે તમારી લાગણીઓ મારા વિશે છે એ બદલ આપનો આભાર,
પછી બીજા ફકરામાં લખ્યું કે તમે એમ કહો છો કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની મેં સેવા કરીને અને મને નાની ઉંમરે આ કેન્સર થયું, તો કેન્સર તો દેહ પડવાનું એક નિમિત્ત છે, અને ગમે ત્યારે દેહ પડે, આવરદા આવી રહી હોય અને કદાચ આવરદા ન આવી રહી હોય તો એ મારા ગુરુ પ્રમુખ સ્વામી સમર્થ છે કે મને જ્યારે ધામમાં બેસાડવો હોય ને એમને નક્કી કર્યું હોય ત્યારે મને ધામમાં બેસાડશે. પણ દેહ પડવાની રીત તો ગમે તે હોય, તમે લખ્યું કે મોટા ભક્ત છો અને તમને કેન્સર થયું, તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રામકૃષ્ણ પરમહંસ તો પરમ ભક્ત હતા, એમને પણ કેન્સર થયેલું, અને કેન્સરથી રામકૃષ્ણ પરમહંસનો દેહ પડેલો છે, તો મને પણ કેન્સર થાય જેવા મોટા ભક્તને થાય તો. એટલે નિમિત્ત તો ગમે તે ઊભું થાય દેહ પડવાનું, પણ હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું અક્ષરધામમાં છું. આટલો કેફથી પત્ર લખ્યો, અને પછી છેલ્લો ફકરો એમને લખ્યો છે જબરજસ્ત કેફમાં. એમણે લખ્યું કે આ દેહ કરીને, આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે, આ આંખે કરીને મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ મસ્તક ઉપર પ્રમુખ સ્વામીએ ઘણી વખત હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, આ જીભે કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, આ કાને કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે, એમની કથા વાર્તા સાંભળી છે, માટે મારા શરીરનું એક એક અંગ પવિત્ર થઈ ગયેલું છે, એક એક અંગમાંથી બધા પાપ જતા રહ્યા છે, દેહમાં ભલે કેન્સર હોય પણ મારા જીવનું જન્મો જન્મનું કેન્સર પ્રમુખ સ્વામીએ ટાળી નાખ્યું છે. કેટલો કેફ, કેટલો બધો પ્રાપ્તિનો આનંદ. એ પત્ર જવા દીધો, પેલા ધર્મગુરુ આમ વાંચીને ધ્રુજી રહ્યા છે, આપણને તો ખબર નથી, પણ એમ થઈ ગયો છે કે હો શું પ્રગટના બધા ભક્તો છે, શું કેફ અંતરમાં. પણ જો જેમ ગાંડલાની મૂડી ડોશીએ એના પતિને કીધું કે આ દેહ કરીને મેં મહારાજની સેવા કરી છે, કેફ, એમ ભગવાનજીભાઈએ પણ કીધું કે આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીની સેવા કરી છે, માટે મારે તો પૂર્ણ કામપણું છે. તો આવા ભક્તો થોડી થોડી વાતમાં ઢીલા નહીં પડી જવાનું, માઈક આંગલા જેમ રણવાનું નહીં, એ નહીં કરવા માંડવાનું, થોડોક તાવ આવે ને કે એ, થોડોક ધંધામ ખોટ જાય ને તો કે તરત તરત વાંસળી વાગવા માંડે, એવું નહીં. આવા ભક્તોના આખ્યાનો સાંભળીને આ શીખવાનું, બધાએ અમે વાતો કરીએ છીએ ને તમે સાંભળો છો, પણ તમારે ને અમારે બધાએ આ દ્રઢતા કરવાની કે આવો પ્રસંગ આવીને ઊભું રહે, આવું ટાણું ઊભું રહે, ત્યારે સત્સંગમાં સ્થિર રહી શકીએ અને એ પ્રમાણે સમજણ રાખી શકીએ, એ મોટા પુરુષની કૃપા અને સામે આપણી ભક્તિ અને ભક્તપણું છે. પણ તૈયારી રાખજો, આ પ્રસંગો બધાના જીવનમાં બનવાના જ છે, આ હું કહું છું એટલે પાછા બી ના જતા, પણ ભગવાન અને સંત, કારણ કે તમે રોજ પૂજામાં પ્રાર્થના કરો કે સ્વામી મહારાજ બસ આને આ દે છેલ્લો જન્મ કરી નાખજો, અક્ષરધામમાં લઈ જજો, રોજ પ્રાર્થના સાંભળે, અને એક દિવસ પછી નાસ્તો કરીને બેઠા હોય, શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેસે, લાવો તો વાલજીભાઈની ફાઇલ ખોલીએ, એટલે પછી ફાઇલ ખુલે સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે શું થાય રાજુભાઈ, શું થાય, સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે નોટિસો આવવા માંડે કે નહીં, એટલે પછી પહેલી નોટિસ આવે શું થાય આશિષભાઈ, કે પેટ્રોલ પંપ ઉપર ઇન્કવાયરી આવી છે, એ શું સમજવાનું, રાજીપો સમજવાનો કે આ વ્યવહારમાંથી આસક્તિ તોડાવે છે. શાસ્ત્રી મારા સભામ કથા કરતા હરિભક્ત કે સ્વામી છેલ્લો જન્મ કરી નાખજો, બ્રહ્મરૂપ કરી નાખજો, રાજી થજો, તો શાસ્ત્રીમાં એકદમ ભાવમાં આવી ગયા. શાસ્ત્રીમાં કે હું રાજી થયું એટલે ખબર શું શું થાય, ચોખ્ખા શબ્દ પૂછ્યું, હા કે હું રાજી થયું એટલે ખબર શું શું થાય, તો કે ના સ્વામી કોને શું શું થાય, તો આને બીજાને અપેક્ષા હશે, કહેશે હમણાં બંગલો થઈ જાય, ગાડી થઈ જાય. શાસ્ત્રીમાં જે પહેલું ફાયર કર્યું છાતી ઉપર, પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર, કે રાજી થયું ને એટલે પહેલા તારું બૈરું મરે, કે હા સ્વામી ધ્રુજી ગયા, સાંકે ઉભો રે, હવે પછી વધારે રાજી થયો ને એટલે તારો ધંધો આગો પાછો થવા માંડે, અરે સ્વામી છાતી ફાટું ફાટું થઈ ગઈ, સાંકે એનથી વધારે રાજી થયો ને એટલે તારા દેહમાં રોગ આવે. હવે આને આપણે થાય કે આ રાજીપો કહેવાય ભગવાનને સંતનો, બહુ સેવા ભક્તિ કરીને આવું રાજીપો. પણ દેહમાંથી આસક્તિ ટાળવી છે, લોકમાંથી આસક્તિ ટાળવી છે, સગાવાલામાંથી આસક્તિ ટાળવી છે, એટલે સામે કંઈક ખોટું કરવું પડે ને, કંઈક આમ દેહમાં અનાશક્તિ થયું, કંઈક ઊભું કરવું પડે ને, તો ટળે આસક્તિ. એમનામ તો ગુણાતીયન સ્વામી કહ્યું છે કે આ લોકમાં ને આ દેહમાં જો બધું સારું રહે ને, તો આ જીવ આ લોકને આ દેહમાંથી ઉખડે એવો નથી. આટલી વાત કરીને ગુણાતીયન સ્વામી શું બોલ્યા છે એ સ્વામીની વાત વાંચજો. સ્વામીએ લખ્યું, માટે કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય એ પણ સારું છે. હવે આ કેવા શબ્દો બોલો, કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય ને એ પણ સારું છે, એને આસક્તિ ઓછી થશે. એટલે ભગવાનને સંત ઊભું કરે એ તૈયારી રાખવાની, સ્પિન બોલિંગ તો રમીએ પણ ફાસ્ટ એટેક શરૂ થાય, 95 miles per hour શરૂ થાય ત્યારે ઊભું રહેવાનું, પાછું ધ્રુજી નહીં જવાનું. પણ જો કહેવાનું શું, પ્રાર્થના કરતા રહેવાનું, ભગવાનને સંત કસોટી કરે ત્યારે વધારે પ્રાર્થના કરવી, એટલે એમની દયા વધે અને અંતરમાં એ દુઃખ ઝીલવાનું બળ મળી રહે. પણ પ્રથમના 61 માં શ્રીજી મહારાજે લખ્યું, શું લખ્યું મહારાજ, કે જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય, કેવો શબ્દ લખ્યા છે,
જેમ જેમ એ ભક્તને દુઃખ પડતું જાય એમ નહીં, હા જોજો મહારાજના શબ્દ, જેમ જેમ એ ભક્તને ભગવાન દુઃખ આપતા જાય, એનો મતલબ શું, ભગવાન હાથે કરીને હળી કરે છે આપણી ભાષામાં, જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય અને જેમ જેમ એ ભક્ત ભક્તિ કરતો કરતો એ દુઃખને સહન કરતો જાય એમ ભગવાન પણ એની ઉપર વધારે રાજી થતા જાય. અને પછી શું લખ્યું મહારાજે, મહારાજ કે પછી એ ભક્તની પ્રેમ ભક્તિ એ રૂપ ભક્તિ રૂપ દોરી એને કરીને ભગવાન બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. પછી ભગવાનને પ્રમુખ સ્વામી આપણા બંધનમાં બંધાઈ જાય, પછી સંકલ્પ માત્ર પૂરા થઈ જાય, પણ એકવાર સંકલ્પ માત્ર તોડી નાખે ભૂખાકાર નાખે એ તો. પણ જો આવી રીતે ભક્તોની આવી સમજણ રહી છે અને આપણે પણ એવી દ્રઢ સમજણ આવા પ્રસંગ કે ટાણું ઊભું થઈ જાય ત્યારે અંતરમાં દ્રઢ કરી રાખવી, તો આવી રીતે એવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા. આજે પણ આવા ભક્તો છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે શ્રીજી મહારાજના વખતમાં પણ આવા ભક્તો હતા અને સત્સંગ પ્રચાર પ્રસાર માટે ખૂબ ધગસ રહેતી. આ મુદ્દો આપણે સ્પેસિફિકલી એટલે લીધો કે આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય, સત્સંગ કરીએ છીએ, પણ હજી આપણામાંથી કેટલાને ધગસ જાગે છે કે આ પાડોશી મારી પાસે 10 વર્ષથી મારી બાજુમાં રહે છે, આ 18 વર્ષથી મારી બાજુમાં રહે છે, પણ હારું કોઈ દાડો તમે એને મહારાજને સ્વામીની વાતો કરી, એ તમને આઈને પિક્ચરની વાત કરી ગયો, શાહરૂખ ખાનની વાત કરી ગયો, સચિન તેંડુલકરની વાત કરી ગયો, પછી મુશારફની વાતો કરી ગયો, શેરબજારની વાતો કરી ગયો, બધું કરી ગયો, પણ તમે તમારા પાડોશીને શ્રીજી મહારાજની પ્રમુખ સ્વામીની વાતો કરી કોઈ દાડો, એને પોકેટ કેલેન્ડર આપ્યું, એને 10 રૂપિયાનું વોલ કેલેન્ડર ભેટમાં આપ્યો, તો આ બધું વિચારવું પડે. સત્સંગની ધગસ પ્રચાર પ્રસારની એ દરેક હરિભક્તના અંતરમાં એક ઝીલ હોવી જોઈએ, એક તમન્ના હોવી જોઈએ, એક ખુમારી હોવી જોઈએ, એક મિશનરી ઝીલ, જે ક્રિશ્ચનો કહે છે ને એક મિશનરી ઝીલ હોવી જોઈએ કે મારા સગાવાલા છે કાશીદાસ મોટા શ્રીજી મહારાજને કે બેસો, તો કે ક્યાં જવું છે, કે મહારાજ આજુબાજુના 32 ગામોમાં મારા સગાવાલા રહે છે, બધે તમારી પધરામણી કરાવીને સત્સંગ કરાવો છે, એવી ધગસ. તો જો મહારાજના વખતમાં એવા ભક્તો હતા, આપણે પણ એવી ધગસ રાખવી જોઈએ. આપણે જેમ આગળ વાત કરી એમ ખિસ્સામાં 10-10 પોકેટ કેલેન્ડર રાખવાના જ, ગમે ત્યારે કામમાં આવે. પૈસા કેમ રાખો છો ખિસ્સામાં? 100, 200, 500, 1000 રૂપિયા કેમ રાખો છો? શેની માટે રાખો છો? ગમે ત્યારે કામમાં આવે. તો આ 10 પોકેટ કેલેન્ડર એટલા માટે રાખવાના, ગમે ત્યારે કામમાં આવે. કોઈ મુમુક્ષુ મળી ગયો, ગુણભાવી મળી ગયો, કોઈ કંઈક વાત કરી, ફટ કાઢીને આપણે દર્શન કરાવી દેવાય, ભેટમાં આપી દેવાય, પણ એ જરા વિચાર આપણા અંતરમાં રહેવો જોઈએ. હવે આવો વિચાર રાખીને તમે કાલથી ફરજો, તમને કેટલાય બધા ઓફિસમાં મળશે, પાડોશમાં મળશે, સગાવાલા હશે, મિત્ર હશે. અરે તમારો જીગનજાર મિત્ર જોડે 5-10-15 વર્ષથી મિત્રતા હોય, આપણને કોઈ દિવસે એવું થયું કે એક વખત એને રવિસભામાં બેસાડવો છે? હા, પ્રમુખ સ્વામી આવે ને ત્યારે સંતોનો જીવ બધા ખાય. અહીંયા એની કોઠારી બિચારા એક તો પાતળા નાના છે ને એમાં વધારે એનો જીવ ખાઈને અડધા એમને ઓછા કરી નાખે. પ્રમુખ સ્વામી આવે ત્યારે કે સ્વામી પાસ આપો ને કે છે મુલાકાતનો, નહીં કે મારે પ્રમુખ સ્વામી દર્શન કરવા જ, કેમ તો કે સત્સંગ થાય. એટલે પ્રમુખ સ્વામી દર્શનથી તો સત્સંગ થાય ના નથી, પણ પ્રમુખ સ્વામીના દર્શન કરીને 25 વખત ગયો હોય ને તો એ સભામાં નથી આવતો, આવે છે. એની કરતા તમારા મિત્રને તમે થોડો મહિમા કહીને સભામાં બેસાડો, અને સભામાં બેસીને કથા વાર્તા સાંભળશે ને તો સત્સંગ થશે. અને આજે તો શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામીની કૃપા છે, જો થોડુંક મંડીએ ને તો જબરજસ્ત સત્સંગ થાય છે. આ મલાડમાં મુંબઈમાં શંકરભાઈ છે, ગઢના 16 ગામોમાં એક જ વ્યક્તિના સત્સંગ, 72 સાલમાં એ પોતે વિધુર થયેલા અને મુંબઈ કોઠારી બાપાના એને મળ્યા કે સ્વામી વિધુર થઈ ગયો અને હવે ઘર તો દીકરો નાનો છે કેમ ઘર ચાલશે? કોઠારી બાપા કે ચિંતા ના કરશો, મહારાજને સ્વામી ચલાવશે, આપણે બીજા લગ્ન નથી કરવા. તો કે ભલે સ્વામી, લો મોટા સંતનું વચન આટલું ઝીલી લીધું. સ્વામી કે તો બસ અડધો દિવસ તમારે નોકરી કરવી અને એક જ દીકરો જે મોટો થઈ જાય અડધો દિવસ સત્સંગનું કામ કરવું. તે શંકરભાઈ મંડ્યા. હમણાં અમે લગભગ ગયા મહિને ગઢના લગભગ 100 જેટલા બધા હીરાના વેપારીઓને ત્યાં પધરામણીએ 10 દિવસ સુધી ગયેલા. એક એક હીરાના વેપારી બધા કરોડોપતિ માણસો શંકરભાઈ ભેગા હતા ને ઊભા થઈને શંકરભાઈને પગે લાગે. શંકરભાઈ સામાન્ય માણસ હા, પણ બધા હીરાના વેપારીઓ અમને સંતોને વાત કરી કે સ્વામી આ શંકરભાઈ મહારાજને સ્વામીની સ્વામિનારાયણની વાતો કરવા અમારા ઘરે આવે ને અમે ઘરમાંથી એને કાઢી મૂકતા. અન્નકૂટ પેલા જોડી વખતે આવે ને જોડી લેવા તો અડધી વાટકી અને ચોખા આપતા, તો એ હસતા મોઢે અમને ચોખા લઈને પોકેટ કેન્ડર આપતા જાય અને પાછા હાન પડે બેસવા આવે. સમને સત્સંગની વાતો કરું, નાના કે શંકરભાઈ તમે જાઓ અત્યારે શાંતિ ટીવી જોવા દો, તો કે સારું તાર પછી આવીશ, ઊભા થઈને જતા રહે. માન અપમાન જેવું કાંઈ નહીં, બોલો મંડ્યાન મંડ્યા રહ્યા, ચોંટ્યાન ચોંટ્યા રહ્યા. તો આજે ગઢના મુંબઈમાં 600 કુટુંબોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બેઠેલી છે અને 600 કુટુંબમાં કુલ લગભગ 1500 સભ્યો નિયમિત આપણી પૂજા કરે છે. એ 1500 સભ્યો પૂજા કરે છે
અને 600 કુટુંબોમાં સત્સંગ છે એનું એક કારણ શંકરભાઈ પટેલ ગઢના. પણ એ ભક્તનો કેફ તમે જો, એ આનંદ જો. અમે તો સંતો વિચરણમાં 10 દિવસ સુધી એની સાથે ફરે, પછી મેં એમને પૂછ્યું કે ભગત તમને આમ અંતરમાં કેવું રહે, સાહજિક બોલે કે સ્વામી 24 કલાક આનંદ રહે છે. એવું તમને આમ કહું છું, આમ નિરાશા આવે, આમ કંટાળો આવે, આમ મન મૂંઝાય ખરું એવું કંઈક થાય, તો મારી સામે એકદમ આમ કેફમાં છાતી કાઢી કે લે સ્વામી થતું હશે એવું, ખુદાનું મન મૂંઝાય આપણું, મહારાજ સ્વામી મળ્યા પછી આપણું મન મૂંઝાય. હું તમે જોઈ રહ્યો એની સામે, મેં કહું આ ખરું આપણે શીખવાનું આમાંથી કીધું. કોઈ દાડો નિરાશા જ નહીં કે કંટાળો નિરાશા શું છે મને ખબર જ નથી કે લો. અને આપણે વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત ઉતરેલી કઢી પીધેલું મોઢું થઈ જાય છે, ઢીલા પડી જાય છે, મેં દઈને કંઈક થાય ને ઢીલા. પણ જો આવા ભક્તો, પણ શ્રીજી મહારાજના વખતમાં એમને એવી ધગસ હતી શ્રીજી મહારાજનો પરિચય કરાવવાની, એમ આજે પણ એવા ભક્તો છે કે જેને એવી ધગસ છે. અને આ ભક્તપણામાં, ભક્ત સમાજમાં એક છેલ્લો દ્રષ્ટિકોણ એ કે શ્રીજી મહારાજના વખતમાં એ ભક્તો શ્રીજી મહારાજને સર્વોપરિ સમજતા, એમ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એમના વચને કરીને એ શ્રીજી મહારાજને બધા સર્વોપરિ સમજે છે. અને જે સર્વોપરિ ઉપાસના એકાંતિક ભાવને દ્રઢ કરતા કરતા પોતે કરે છે, એ આદર્શ ભક્ત સમાજ પૃથ્વી ઉપર કહેવાય. દર્શન બધા કરે, પ્રદક્ષિણા બધા ફરે, બિલીપત્ર બધા ચડાવે, લોટો પાણી પણ ગાયત્રીને ચડાવે, સૂર્ય નમસ્કાર પણ બધા કરે, પણ આ પ્રગટને આ પ્રત્યક્ષ એમાં પ્રતીતિ લાવી એમના વચને કરીને શ્રીજી મહારાજને સર્વોપરી માનવા અને એમના ધામનો હું અધિકારી છું એમ પોતાની જાતને માનવા, એવો જે ભક્ત સમાજ એ આખો જુદો તરી આવે. તો શ્રીજી મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે. મહારાજના વખતમાં કંજરી ગામમાં, કંજરી પ્રદેશમાં ત્યાં હાલોલ ગામમાં એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ, બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત. એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો. એમની બહુ ઈચ્છા હતી કે એમના પત્નીને દીકરાઓને સત્સંગ થાય, પણ એમના પત્ની દીકરાને દીકરાની વહુઓને કોઈ સત્સંગ બહુ નહીં થયેલો. 70 વર્ષની ઉંમરે ભગતને તો અંતઅવસ્થા આવી અને ખાટલે પડેલા સૂતેલા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા, અને ભગવાનનું કરું અને નરનારાયણ દેવે દર્શન આપ્યા. નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં આખો આ પ્રસંગ લખ્યો છે. નરનારાયણ દેવે દર્શન આપ્યા અને આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. ભગત તો બેઠા થઈ ગયા. લક્ષ્મીચંદ શેઠ મોટા શેઠ હતા અને મોટો વેપાર એમનો ચાલતો હતો સુરતમાં. તો આમ બેઠા થઈને કે ઓહો કોણ તમે? તો કે અમે નરનારાયણ દેવ, પધારો પધારો. બેસાડ્યા. શું પધાર્યા? કે બસ તમને ધામમાં લેવા માટે. લક્ષ્મીચંદ શેઠ કે ક્યાં? તો કે બદ્રિકાશ્રમમાં. મારે બદ્રિકાશ્રમમાં કેમ આવવાનું? હું તો સ્વામિનારાયણનો ભગત છું અને સ્વામિનારાયણનું અક્ષરધામ ત્યાં મારે જવાનું, મારે ક્યાં બદ્રિકાશ્રમમાં આવવાનું? કે તો કે ના, તમને લેવા માટે આવ્યા. મારે નથી આવું તમારી જોડે. તમે આવ્યા, પધાર્યા, દર્શન આપ્યા, બહુ સારું, પણ મારે નથી આવું બદ્રિકાશ્રમમાં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે વાંસળી, મુગટ ને પીછું શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા લક્ષ્મીચંદ શેઠને. ભગત ચલો ધામમાં. તો કે ક્યાં? તો કે ગૌલોક ધામમાં. મારે ત્યાં આવીને શું કરવાનું? કે તો કંઈ નહીં, કે ત્યાં આવીને અમારી સેવામાં રહેવાનું. મેં સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે, હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને સ્વામિનારાયણ અવતારના અવતારી છે, એમનું તો અક્ષરધામ છે, માટે મારે તો અક્ષરધામમાં બેસવાનું, એમની સેવા કરવાની. અને હું તો નિર્વાસનિક થયો છું. ભગતને કેટલી પ્રતીતિ, હું તો નિર્વાસનિક થયો છું, મારે કોઈ લોકની વાસના જ નથી, માટે મારી ગતિ તો પ્રકૃતિ પુરુષથી પર છે. શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ત્રીજે દિવસે રોયલ એન્ટ્રી. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને મહારાજ આમ દર્શન આપ્યા અને ભગત બેઠા થઈ ગયા. ઓહો મહારાજ પધાર્યા. મારે કે ચાલો ભગત ધામમાં. પલોઠી વાળી દીધી, મહારાજ આ બેઠા જ છીએ, તૈયાર જ છીએ, તમારી રાત જોતો હતો. કે પણ કે મારે એક પ્રશ્ન છે. મહારાજ કે લક્ષ્મીદાસ શેઠ, તમ જેવા ભક્તને અમે અનસમય લેવા આવ્યા અને તમને શું પ્રશ્ન ઉદભવે? કે મહારાજ બીજો પ્રશ્ન તો કોઈ છે નહીં, અમે તો આપની કૃપાથી નિર્વાસનિક છીએ, લૌકિક કોઈ અપેક્ષા નથી, પણ મને એમ થાય છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે કેમ? તો કે નરનારાયણ દેવ દર્શન આપ્યા, શ્રી કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા. મહારાજ કે તો તમારી પરીક્ષા કરવા માટે અમે મોકલેલા. શ્રીજી મહારાજ કે. લક્ષ્મીદાસ શેઠ કે, મહારાજ તમે તો અમારા અંતરને જાણો છો, અમારી એમાં શું પરીક્ષા કરવાની હોય? જો કેફ થયો ભગવાન પાસે આવું બોલવું આ વાક્ય સહેલું નથી. કે મહારાજ તમે, અમે તો નિર્વાસનિક થયા છીએ, આપ તો અમારા અંતરને જાણો છો, બીજી અમારી શું પરીક્ષા કરવાની હોય? ત્યારે શ્રીજી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલ્યા. મહારાજ કે, ભગત તમારી પરીક્ષા તો ના હોય, અમે જાણીએ છીએ. હવે સાંભળજો શ્રીજી મહારાજ શું બોલે છે. મહારાજ કે, પણ ભગત આજથી યુગો સુધી
અમારા આશ્રિત ભક્તોએ અમારો નિશ્ચય કેવો કરવો અને અમારું સ્વરૂપ કેવું સમજવું એ વાત લોકોને ખબર પડે એટલે તમારા જીવનમાં અમે આ પ્રસંગ ઊભો કર્યો. એટલે ખબર પડી કે આપણે શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું સમજવું અને શ્રીજી મહારાજનો નિશ્ચય કેવો કરવો એ આપણને યુગો સુધી ખબર પડે એની માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઊભો કર્યો છે. એમ આજે પણ એવા હરિભક્તો છે કે ગમે તે આવો પ્રસંગ બની જાય, દેવી દેવતા દર્શન આપતા હોય અથવા તો બીજી કંઈ ઉપાધિ હોય, પણ એક શ્રીજી મહારાજ ને એક પ્રમુખ સ્વામી, જેમ ગમે તેવું કુટુંબમાં દુઃખ આવી જાય પણ જે સ્ત્રી હોય એની માટે એક જ ધણી હોય કે આ મારો ધણી, જીવ્યા એની સાથે અને મરવાનું એની સાથે, એવી જે પતિવ્રતાની ટેક હોય એવી ટેક ભગવાનના ભક્તને પણ અંતરમાં જોઈએ. એ જીવનકાળ દરમિયાન ભક્તિ કરતા કરતા અથવા તો અંત સમયે પણ કદાચ જો આ પ્રસંગ બની જાય પણ એ ભક્તની ટેક એ આગી પાછી થાય નહીં. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ, એમના જીવનની તમે ગાથા સાંભળો ને આપણે આમ અંતરથી હલી જઈએ. કદાચ કોઈ ભક્તને જીવનમાં આવું દુઃખ નહીં આવ્યું હોય. એમને સત્સંગ થયો અને નિષ્ઠા પાકી થઈ, એમને એકલાને જ સત્સંગ, જેમ લક્ષ્મીદાસ શેઠને એકલાને જ સત્સંગ હતો, કુટુંબમાં કોઈ સત્સંગ નહીં, ચલો સત્સંગ ના એનો વાંધો નહીં. એમના પત્ની પેલા મેલડીમાં ને માને એટલે એ પાછા મેલડીમાં ને એવી ભક્તિ કરતા નાનપણથી તેને મેલડીમાં ગમે ત્યારે દર્શન આપે. એમના વૃદ્ધ પિતા હતા એને વળી શું કંઈક હશે તેને વળી ઘરમાં ભૂત દેખાય. આ ભાસ્કરભાઈને એટલું દુઃખ હતું, તેનો ધંધો બધો ખોટમાં જતો હતો અને 15 વર્ષ સુધી ધંધો ખોટમાં ચાલ્યો અને માથે લગભગ 25-30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. અને આટલું દેવું થઈ જાય પછી ધંધામાં બધા પાસેથી ઉછીના પૈસા લીધા હોય, હવે કોઈ બીજા પૈસા આપે, પેલા જૂના પૈસાને કંઈક વ્યવસ્થા કરે, કોઈક નવો માલ આપે, એટલે કોઈ માલે ઉછીનો ના આપે, પૈસાય ના આપે, સામાન્ય નોકરી શોધે મળે કદાચ પણ સામાન્ય નોકરી પૂરું ના થાય, ના દેવું પૂરું ના થાય, એટલે કરવો પડે કંઈક ધંધો જ તો દેવું પૂરું થાય, એટલા બધા આકુળ વ્યાકુળ ને. અને પેલા મેલડીમાં ઘરે એના પત્નીને દર્શન આપીને શું કે, અને એક તો પાછા લગ્ન થયા લગભગ 14 વર્ષ થયા અને કોઈ સંતાન નહીં, મેલડીમાં દર્શન આપીને એના પત્નીને કે જો તારો ધણી ઘરમાંથી આ સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખ્યા ને તો આ ઢગલો ધનનો, એમ કે ધનનો ઢગલો દેખાડ્યો ઘરમાં કે આટલા આટલું ધન તને આપું, અને પાછો દીકરો દેખાડે કે તને દીકરો આપું, આ ઘરમાંથી આ બે મૂર્તિ કઢાઈ નાખ. એટલે જ્યારે ભાસ્કરભાઈ બિચારા સાંજે કંટાળેલા થાકેલા ઘરે આવે, કારણ કે આખું ગામ એને પાસે માંગતું હતું પૈસા, રોજ લેણદારો માથું ખાય, અને પાછા ઘરે આવે તેના પત્ની માથું ખાય, તમે મૂર્તિ બે કાઢી નાખો, મને મેલડીમાં એ બપોરે જ કીધું કે તને ધન આપશું ને દીકરો આપશું ને. એટલે એના પાછા પત્નીને શાંતિથી સમજાવે કે જો આ તો નિર્વાસનિક થઈએ એવા પુરુષ મળ્યા છે, અનંત જન્મની કસર ટાળવા મળ્યા છે, આ ભવમાં ને આ દેહમાં તો ગમે તેટલે કદાચ દુઃખ આવીને ઉભર્યું પણ આપણું તો કલ્યાણ થવાનું છે, બધી વાતો સમજાવે. પાછા થોડાક એના પત્ની ઠરે અને પાછું 2-4 દિવસ પછી પાછા મેલડી માટે દર્શન આપે એટલે પાછા બધું ઊભું થાય તંત્ર. અને પાછું પેલું ભૂત જે એના બાપને આપે ને દર્શન આપે ને કે આમ દેખાણું કહેવાય નહીં, તે ભૂત દેખાય ને તો એના બાપ બિચારા સૂતો ને તો રાત્રે છાતી ઉપર એકદમ ભાર લાગે, છાતી ઉપર પેલું ભૂત ચડી ગયું ને આમ ગભરાઈ જાય, શ્વાસ લેવાય પાછા બેઠા થઈ જાય. પાછા ક્યાંક સૂતા હોય ને પેલું ભૂત છે ને હાથ ખેંચીને ખાટલા ઉપરથી એના બાપને નીચે પાડે અને લાઇટ ચાલુ કરે તો આમ કંઈ ના હોય, આવું બધું પ્રસંગો થતા હતા એને. તો ભાસ્કરભાઈને પાછા ઘરે આવે ને તો પેલા ભૂત છે ને પાછા એના બાપને શું કે, ભાસ્કરભાઈના બાપને કે તારો દીકરો આ બે મૂર્તિ સ્વામિનારાયણની પ્રમુખ સ્વામીની કાઢી નાખે ને ઘરમાંથી તો તને ધન પણ આપું અને બે દીકરા આપું. એટલે પાછા એના બાપ પ્રેશર કરે ભાસ્કરભાઈને, ભાઈ મૂકને આ પ્રમુખ સ્વામીની મૂર્તિ તારે હું પકડી રાખવી, આ ભૂત કહે છે કે બે દીકરા આપું. એ કે પપ્પા ભૂત આપે ને તો ભૂત જેવા બે દીકરા આપે, આ છીએ એની કરતાં વધારે દુઃખી થઈએ, એ કરતાં મૂકો એને, એની વાત જ ના કરશો કે. પણ આ તો આપણને એમ થાય છે કેટલું દુઃખ માણસને, અને માણસ બે ફ્રન્ટ ઉપર લડતો હોય ને, ગમે તેવો મરદ માણસ હોય ને હારી જાય, કદાચ બાર વેપાર ધંધામાં ગમે તેટલી ઉપાધિ હોય પણ ઘરે આવે ત્યારે એના પત્ની એમના દીકરાઓ મા બાપ પ્રેમથી હૂંફથી એ માણસને સાચવી લે ને તો માણસ બીજી રીતે સવારે ગમે ત્યાંથી માણસ લડી લે એકવાર. અને કાં તો જો ઘરે તકલીફ હોય પણ બહાર જો કંઈક સાનુકૂળતા હોય તો માણસ બહાર જઈને કંઈક રિલેક્સ થઈ જાય ધંધા પાણી ઉપર બેસીને, પણ બે જગ્યાએ લડત ચાલુ હોય ને, બહાર પણ એટલી તકલીફ અને ઘરે આવે ત્યારે એટલી કંકાસ, એટલો ઉપાધિ, ગમે તેવો મળદ માણસ હોય ને એ તૂટી જાય અંતરથી. પણ ભાસ્કરભાઈને એક જ આ મહારાજ સ્વામી જે કરશે સારું કરશે, ગમે તેટલો દુઃખ આપે આપણે સહન કરી લેવું છે પણ નિષ્ઠા મૂકવી નથી, આવી સમજણ. હવે આ પ્રસંગ એમને કોઈને નહીં કહેલો. એકવાર સંપર્ક કાર્યકર્તા એમના ઘરે સંપર્ક કરવા ગયા, બારી ખુલ્લી હતી ને પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો અને એમાં બધા કાર્યકર્તા તો ઊભા રહી ગયા, અને ઝઘડો સાંભળ્યો ત્યારે ખબર પડી કે ભાસ્કરભાઈને તો આટલું બધું દુઃખ છે. પછી ભાસ્કરભાઈનો સંપર્ક કર્યો, કાર્યકર્તા કીધું તમારે આટલું બધું દુઃખ છે તમે કહેતા નથી. ભાસ્કરભાઈ કહેવાનું શું કહેવાનું, મહારાજ સ્વામીનું આપેલું છે
જેમ પ્રસાદ આપણને આથવાત આપે સ્વામીને કેવું લાગે, એમ દુઃખ મૂકીએ પણ પ્રસાદ પ્રમુખ સ્વામીનો. જો આ કેવી સમજણ કહેવાય, કેવી દ્રઢતા કરી કહેવાય, આ ભક્તનું લક્ષણ છે. પછી

વખતને દુઃખ છે, આપણને કોઈ વાત નથી કરતા કે બાપા એ તો એમ જ કહે છે કે મહારાજ ને સ્વામી બધું જાણે છે ને એમને મોકલેલું છે એમની ઈચ્છા. સ્વામી કે બરોબર છે, પણ આપણને વાત તો કરવી જોઈએ ને. તમે એમને ફોન કરીને કોક મને મળવા આવે, બાપા એ સામેથી બોલાવે. હા, વિવેકજીવન સ્વામી એમને ફોન કર્યો, બાપા તમને બોલાવે છે. તો કે આવું ભલે સાંજે, પણ કે શું કામ સ્વામી વાત કરી? પછી સ્વામી પાસે આવ્યા ને વ્યક્તિગત મુલાકાતમાં કે બાપા હું ભાસ્કરભાઈ, વિવેકજીવન સાથે ઓળખાણ કરાવી. બાપા કે તમે ઉભા રહો હમણાં સાઈડમાં, હું તમને છેલ્લે મળું. બધાને મળી રહ્યા ને પછી ઉભા થયા ને સ્વામી કે ચલો અંદર. અંદરના રૂમમાં જઈને સોફા ઉપર બેઠા ભાસ્કરભાઈને બેસાડે. સ્વામી કે બોલો ભાસ્કરભાઈ, શું તમારો આખો પ્રસંગ છે મને કહો. મને સંતોએ થોડી વાત કરી, પણ તમે મને કહો. કે બાપા કંઈ નહીં, આપની દયાથી. આટલું બોલે ને સ્વામી એમનો હાથ પકડી લીધો અને ઘડિયાળ દેખાડી. સ્વામી કે જો મને બધો ટાઈમ છે, મને શાંતિથી આખા પ્રસંગની પહેલેથી વાત કરો. અને ભાસ્કરભાઈએ શાંતિથી આખો પ્રસંગ શરૂઆત કરી. જેમ જેમ પ્રસંગ કહેતા હતા એમ ભાસ્કરભાઈના ચહેરા ઉપર લાઈટ આવતું જાય. અને કેફથી કે સાંઈ પછી પેલું ભૂત દેખાય, હસતા હસતા કે. અને ભૂત પછી મારા બાપને આવી બધી વાતો કરે, પેલી મેલેરી માતા દેખાય. તે હસતા હસતા કેફમાં વાતો કરે અને સામે રિવર્સ રિએક્શન. પ્રમુખ સ્વામી ઇમોશનલ થતા જાય. વિવેક સાગર સાંઈ બાજુમાં બેઠા હતા, આ બાજુ ધર્મચરણ સાંઈ બેઠા. સ્વામીના આંખમાં રિસર્ચ જળજળી આવી ગયા કે આટલું બધું આ ભગતને દુઃખ છે, પણ એની સમજણ તો જો. અને પછી આખો પ્રસંગ પૂરો થયો, સ્વામી લિટરલી રડી પડ્યા. અને બાપાએ પોતાના ગાતરિયાથી બંને આંખો લૂછી અને વિવેક સાગર સાંઈ કે બાપા ભાસ્કરભાઈને ખરેખર દુઃખ કહેવાય, આજે તમે કૃપા કરી દો કે દુઃખ જતું રહે. અને સ્વામી આમ ખાલી આંખ બંધ કરીને ખાલી આમ ઈશારો કર્યો. અને બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી, એમાંથી બે સ્વામીએ પેલા પુષ્પ મોગરાના હતા એ લીધા અને બંને પુષ્પ સ્વામીએ ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. અને સ્વામી કે આ પુષ્પો તમે ઘરે જઈને છાંટજો, હરિકૃષ્ણ મહારાજની પ્રસાદી છે, અને બધે પાંદરી પાંદરી મૂકજો રૂમમાં. આ મૂકશો એટલે આજથી માતાજીએ ગયા અને ભૂતે ગયું, હવે કોઈ આવશે નહીં, જાઓ. આશીર્વાદ આપ્યા. પછી સ્વામી કીધું ધંધો પણ ખૂબ સારું થઈ જશે, બધું દેવું પણ પૂરું થઈ જશે. બહુ જ આશીર્વાદ આપ્યા. પછી ભાસ્કરભાઈ આશીર્વાદ એને ઊભા થતા હતા ત્યારે વિવેક સાગર સાહેબ એકદમ યાદ આવ્યું. વિવેક સાગર સાહેબ કે ઓ ઉભર ઉભર એક મિનિટ, કે સ્વામી દીકરાનું તો કંઈ કરી આપો, 14 વર્ષ થઈ ગયા, હવે એકવાર પૂરું કરવા બેઠા તો બધું પૂરું જ કરી નાખો, બધું એકે વાતે બાકી ના રહે. તો સ્વામી એમ પાછું બાજુ પર જોયું, બાજુમાં બે પુષ્પ હતા એ પાછા ઉપાડ્યા સ્વામીએ. આ 1991 સાલનો પ્રસંગ છે. બે મોગરાના પુષ્પો લઈને પાછા ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. સ્વામી કે જાઓ મહારાજ બે મુક્તો મોકલશે, જોડી આવશે બીજા આશીર્વાદ. સ્વામી કે હવે વિવેક સાગર સ્વામી કે આ પુષ્પ બે આપ્યા, ભૂતને માતાજી ગયા, બે પુષ્પના ભાઈ દીકરા થયા, પણ માથે 25 લાખનું દેવું છે. એટલે સ્વામી હસતા હસતા પાછું એક પુષ્પ લીધું. સ્વામી કે લે આ દેવું પૂરું થઈ જશે લે. અને બે જ વર્ષમાં દેવું પૂરું થઈ ગયું. તે દિવસથી ભૂત ને માતાજી બધા નીકળી ગયા અને એક જ વર્ષમાં મહારાજની કૃપાથી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જોડિયાનો જન્મ થયો. ઘરે બે દીકરાઓ આવ્યા, બે દીકરાઓ અત્યારે કિશોર મંડળના કાર્યકર છે 15-16 વર્ષના, અને બે સારામાં સારી સેવા કરે છે. એના પત્ની મેલડી માટે પરમ ભક્ત હતા, એમાંથી નિર્દેશક થઈ ગયા સીધા જ, સડસડાટ કાર્યકર અને સેવા કરતા થઈ ગયા. એના એના ફાધર મધર નહીં, પછી મહારાજ સ્વામીનો નિશ્ચય સારો થઈ ગયો. ધામમાં ગયા પછી તો 2-5-7 વર્ષમાં, પણ ધામમાં ગયા પહેલાં મહારાજ સ્વામીનો નિશ્ચય થઈ ગયો, કામ થઈ ગયું એમનું. નિયમિત મંદિરે રવિશ્રમ બધા આવતા, ભાસ્કરભાઈ પણ કાર્યકર થઈ ગયા, દેવું બધું પૂરું થઈ ગયું. પણ અગત્યની વાત, બાપા પાસેથી આશીર્વાદ લઈને ભાસ્કરભાઈ ઊભા થતા હતા ત્યારે સ્વામી બાપાએ વિવેક સાગર સાહેબનો હાથ પકડ્યો. સાંઈ કે વિવેક સાગર, આપણે સભામાં નિષ્ઠાની વાતો કરીએ છીએ, પણ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. આ પ્રમુખ સાંઈના શબ્દો, કે આપણે સભામાં નિષ્ઠાની વાતો તો બધી ઘણી કરીએ છીએ, પણ મૂર્તિમાન નિષ્ઠા કોને કહેવાય એ આજે જોઈ. કે આટલી આવી પરિસ્થિતિમાં મહારાજ સ્વામીની નિષ્ઠા અળગ રહે, કે મારી પરીક્ષા જ કરે છે અને અંતરામી પણ બધું જ જાણે છે, મારે કંઈ કહેવાની જરૂર નથી, જબરજસ્ત નિષ્ઠા કહેવાય ને સાંઈ કે મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. આ ભાસ્કરભાઈનો સંવાદ 99 સાલમાં ત્યાં રાજકોટમાં બાપાની હાજરીમાં 10,000 હરિભક્તોની હાજરીમાં સ્ટેજ ઉપર ભજવાયો. આ મેં કીધો એ પ્રસંગ આખો નાટક રૂપે. કાર્યકર્તાઓએ ભાસ્કરભાઈ એમના પત્નીને સ્પેશિયલ અમદાવાદથી બોલાવેલા, સભામાં એ હાજર હતા. સંવાદ પૂરો થયો અને બાપા સ્ટેજ ઉપર બેઠા હતા. બાપાની હાજરીમાં ભાસ્કરભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને ભાસ્કરભાઈએ 10,000 હરિભક્તોને કહ્યું કે આજે પ્રસંગ ભજવાનો એ મારા જીવનનો પ્રસંગ છે. અને તે વખતે સ્વામી બાપા હાથમાં માળાથી ઊંચો કર્યો. સ્વામી કે હા આ ભાસ્કરનો પ્રસંગ છે, સ્વામી તે વખતે બોલેલા. પણ જો આવા નિષ્ઠાવાન હરિભક્તો જે શ્રીજી મહારાજના વખતમાં હતા, જે આપણે કંજરીના નગર શેઠની લક્ષ્મીચંદની વાતો કરી કે એવી સર્વોપરી નિષ્ઠા, એમ આજે એવા ભક્તો છે એ ભાસ્કરભાઈ આજે પણ મણિનગરમાં અમદાવાદમાં છે આપણા કાર્યકર, તો આવા હરિભક્તો છે કે એને આવી અળગ નિષ્ઠા આવા પ્રસંગોમાં રહે છે. ત્યારે આજે આપણે જે વાતો સમજ્યા,
કે શ્રીજી મહારાજના વખતમાં જેઓ

ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં છે, ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: ભગવાન સ્વામિનારાયણ.
2: પ્રશ્ન આમ નાનો પ્રશ્ન લાગે છે, પણ બાળકો દેખાય છે, બાળકો પણ કેટલા જન્મની સાધના કરી છે, આનંદ સાધન કર્યા છે, પાણી ઉપર ચાલ્યા, ઊંધે માથે લટક્યા, અને કેટલા કેટલા સાધન કર્યા છે, અને એના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે. દેખાય છે નાના, તોફાન મસ્તી કરે એવો દેખાય, પણ મહાઋષિઓ છે, પૂર્વે એમાંથી આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ મનુષ્ય નથી, ભગવાન ને સંતો કોઈ મનુષ્ય નથી. અમે આજે વાત કરીએ છીએ, જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ એવું તો કહેતા નથી, દેખીએ છે એવું તો કહેતા નથી, કહી શકતા નથી, કેમ કે વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે. હવે આને કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, તો ઢોર છે એવી વાત કરે, મનુષ્ય નથી. એટલે દેવાદી દેવ એના કરતાં મોટા બધા છે. ભગવાને મોટું પ્લાન કર્યું છે, એ પોતે સામાન્ય થઈને આવ્યા છે, એકદમ ઓર્ડનરી થઈને આવ્યા છે, અને આપણને ઓર્ડનરી બનાવ્યા છે. આપણને ઓર્ડનરી ના બનાવે તો ધમાધમ થાય, અને ભગવાન ઓર્ડનરી ના થાય. એક સૂર્ય સામું, એક સૂર્યના તેજ સામું દેખાય નહીં, તો અનંત સૂર્યનું તેજ એના સામે ક્યાં જોઈ શકે. એટલે બંનેને ઓર્ડનરી બનાવ્યા છે, અને આ બધી ખેલ ખેલી ગયા. વૈરાટ બ્રહ્મા તો હજુ તપ કરે છે, એને ખબર જ નથી, આવી ગયા ભગવાન જતા રહ્યા, અને એવું થયું. કાલે નારદ સનકાદી ગયા હતા, ભવ બ્રહ્મા સનકાદી. હવે તો સારું છે બધા આવ્યા, પણ એક એક હરિભક્તો બાળકો એના કરતા મોટા છે. એટલે મહારાજે આ છે ને ભગવાન એવી કળા કરી છે, કોઈને દેખાય નહીં, સમજાય નહીં. બધા બાળકો લાગે તમે માતા પિતા લાગો, આ કરો, વ્યવહારની ટકરામણ હોય, ઘર્ષણ હોય, આ બધું, પણ બધાને અંતે મહારાજ સ્વામીને એકાંતિક બનાવે છે એ પ્રશ્ન, એમને બીજો કોઈ પ્રશ્ન નથી. આ બધા દેખાય બાળકો કેટલા વર્ષ છે, હાઉ ઓલ્ડ આર યુ? 7. તો 90 યર્સ પૂર્વે જન્મના, અથવા 80 વર્ષ પૂર્વે જન્મના. એડ 7, યુ આર 97 યર્સ ઓલ્ડ. જાદુ છે, બધું મેજિક, મેજિક બાર કે ખરું મેજિક તો આ જ છે કે કોઈને સમજાય નહીં આ ભગવાનની રીત, અને બધું કામ થઈ જાય. પણ ભગવાન બધું ગમે એમ કરીને, તમે નાના છો, મોટા છો, બધાને મોક્ષ આપીશ. મોક્ષ સિવાય ભગવાન સ્વામી પાસે બીજું કંઈ નથી. ઓકે, એટલે એના ઉપર જઈએ છીએ. અને બીજું બધું તો કચરો કહેવાય. ભગવાને શું મોક્ષ પદ એવું સુંદર પદ છે, એવું મહાન પદ છે. ભગવાનને ગમે, ભગવાન એના માટે જ આવ્યા છે. એ આપણે બધાને આપવાના છે. આપણે તમે નહીં હા ના પાડો ને તો પરાણે લઈ જશે. અને મોક્ષ કરવાની વાત છે તો, અને બીજું બધું તો અનંતકોટી બ્રહ્માંડની વાત છે બધું. એ તો મોક્ષ પદ આગળ કાંઈ કાંઈ કચરો કહેવાય. એટલે એવી મોટી વાત મળી છે, જબરજસ્ત વાત મળી છે. એટલે આપણે બળમાં રહેવું અને તમારે નિયમ પાડવા. આપણે નિયમ ધર્મ પાડીએ તો પાસે જ છીએ. ફોરએવર, એનીવેર, એવરીવેર પાસે છીએ, સાથે છીએ. અમે ઇન્ડિયા હોઈએ, તમે અમેરિકા હો, તમે પાસે છે. નિયમ પાડીએ. એટલે પતંગ ચડાવે ને, પતંગ એનો પતંગ કાઈટ કાઈટ એક માઇલ દૂર જાય અને તમારા હાથમાં દોરી છે, કનેક્ટેડ વિથ કાઈટ ઇઝ કનેક્ટેડ વિથ યોર થ્રેડ. તો જેમ એમ કરે પતંગ ડૂલે કે આમ કરતો આમ જાય, આમ કરતો એક માઇલ દૂર છે, પણ ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. અને જો કટ થઈ જાય દોરી, મોટો પતંગડો હોય, મોટો હ્યુજ પતંગ, તો એક દોરો ખસે. અન્ડરસ્ટેન્ડ ભલે હા ના યસ યસ કેવું. એટલે પતંગ મોટું પતંગ હોય ને, દોરી કટ, એક દોરો ખસે એની, વિલ નોટ બી એબલ ટુ મૂવ એન ઇંચ ઓર વન સેન્ટીમીટર મિલીમીટર ખસે નહીં. અને એક માઇલ દૂર પતંગ હોય આમ કરે. એટલે નિયમ પાડીએ, નિયમ રૂપી દોરી અને પતંગ રૂપી ભગવાન, આપણને કનેક્શન થઈ જાય. એટલે બધાએ સ્વામીની પાસે રહેવું હોય, સ્વામીને ગમવું હોય, સ્વામીને જે હોય બધા આપણા નિયમ, જે નિયમ તમને રાખ્યા છે બધા ઘણા નિયમ લે છે. ઇટ ઇઝ ઇનફ, ઇટ ઇઝ ઇનફ ફોર યુ. આવા નિયમ, ચોકલેટના પૈસા બહારનું ના ખાવું, આ બધું જે બધા નિયમ હોય એમાં દ્રઢ રહીએ તો યુ આર એવર કનેક્ટેડ વિથ સ્વામી.

0: પ્રવચનનો વિષય શાંતિ મંધાર્યું કરવામાં નહીં પરંતુ મૂકવામાં છે. એક તો વિષય પણ અઘરો છે અને જ્યારે કરવાનું છે સમય અઘરો છે, કારણ કે આવી ગરમીની અંદર આવા અઘરા વિષયનું નિરૂપણ કરવું એ અઘરું છે. પણ છતાં આપણે જ્યારે ભગવાન અને સંતની સામે દ્રષ્ટિ કરીએ છીએ અને એ જોઈને આપણા દરેકના મનની અંદર, સત્સંગની અંદર આપણે આવ્યા છીએ એના મૂળમાં છે કે આપણને શાંતિ જોઈએ છે. જે સત્સંગની અંદર નથી એના માટે તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. દુનિયાની અંદર, જગતની અંદર તો દરેક વ્યક્તિ દુઃખી છે. સુખ માત્ર ક્યાંય રહ્યું હોય તો એ સત્સંગમાં છે. એટલે કીર્તનમાં પણ આપણે સાંભળીએ છીએ કે સદગુરુએ સાનમાં સમજાવી રહેલો, સત્સંગ વિનારે સુખ ક્યાંય નથી રહેલો. સત્સંગ વગર કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ હંમેશા કહેતા કે 40 વર્ષથી સત્સંગની અંદર અમને એક ધારું સુખ આવે છે. હવે 40 વર્ષથી સત્સંગની અંદર એક ધારું સુખ આવવું એટલે કેવી ઊંચી સ્થિતિ હશે. ઘણીવાર આપણને સુખ આવે ક્યારે, જો આર્થિક સ્થિતિ આપણી બહુ જ સારી હોય ને તો સુખ આવે. આપણે અત્યારે સત્સંગમાં છીએ પરંતુ મંદીનું વાતાવરણ અથવા તો ખેતી કે નોકરી ધંધામાં જો મંદી નડતી હોય તો આપણને સુખ આવતું નથી. પણ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવન સામે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એમના જેવી આર્થિક સ્થિતિ કોઈની હોય તો આંગળી ઊંચી કરજો. યોગી બાપા શાસ્ત્રીજી મહારાજને એક પત્રની અંદર જણાવે છે કે સ્વામી સિલકમાં તો 3 આના છે અને સ્વામી પોતે છે. જે વ્યક્તિના જીવનની અંદર બેંક બેલેન્સ સિલકની અંદર ત્રણ આના હોય, છાસ જેવી એક નજીવી વસ્તુ માગવા માટે પણ સારંગપુરથી 11-11 કિલોમીટર દૂર જવું પડતું હોય, એક રોટલો બનાવવા માટેનો લોટ માગવા માટે ચાલતા ચાલતા આ બાજુ લાઠીદળ અથવા તો ખાંભડા જેવા ગામોની અંદર રખડવું પડતું હોય, એવા સમયની અંદર શાસ્ત્રીમાં યોગી બાપા કહે છે કે અમને એક ધારું સુખ આવ્યું. આપણે અહીંયા બેઠેલામાંથી કોઈને સિલકમાં 3 આના છે, કોઈને લોટ માગવા માટે જવું પડે છે, કોઈને છાસ માગવા માટે જવું પડે છે. શાસ્ત્રી યોગી બાપાની આર્થિક સ્થિતિની સાથે એમની શારીરિક સ્થિતિ પણ એવી હતી. યોગી બાપા કહેતા કે અમે 17-17 રોગ લઈને ફરીએ છીએ. યોગી બાપા બેસી પણ શકતા નહીં, એમને પેશાબની તકલીફ હતી તો એ પણ થતું નહીં. આવી શારીરિક બીમારીની અંદર યોગી બાપા કહે છે કે અમને 40 વર્ષથી સત્સંગમાં એક ધારું સુખ આવે છે. યોગી બાપા જે વ્યક્તિ સાથે રહેતા હતા એ વ્યક્તિનો પણ એમને કેટલો બધો ત્રાસ હતો. સવારે જ પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને સમજાવ્યું કે વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગી બાપા રહેતા તો 17 વર્ષ સુધી યોગી બાપાએ જે સહન કર્યું છે, એમના જીવનચરિત્રના પ્રસંગો સાંભળીએ ને, એમાંનો એકાદો પ્રસંગ જો આપણા જીવનની અંદર એકાદો દિવસ પણ બનવાનો હોય ને તો તરત આપણે વ્યક્તિને છોડી દઈએ. પણ આવા વ્યક્તિ સાથે 17-17 વર્ષ સુધી રહેવાનું, એવા સમયમાં યોગી બાપા એવું બોલ્યા કે અમને સત્સંગમાં 40-40 વર્ષથી એક ધારું નોનસ્ટોપ સુખ આવે છે. આપણે કોક 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષથી સત્સંગની અંદર હશું, આટલા બધા બેઠા છે, આમાંથી એવી કોણ વ્યક્તિ છે કે જે હિંમત કરીને કે જ્યારથી હું સત્સંગમાં આવ્યો છેલ્લા 4-5-7 કે 10 વર્ષથી એક ધારું સુખ આવે છે એવું કેટલા માને છે. આટલા બધામાંથી આપણે 2 કે 3 જણ એવા છે કે જેને એક ધારું સુખ કે ભગવાનને સંત મળ્યા પછી દુઃખની અનુભૂતિ નથી થતી. જ્યારે આપણને થાય છે, યોગી બાપાને નહોતી થતી, શાસ્ત્રીજી મહારાજને નહીં, સ્વામીને નહીં, કેમ? તો યોગી બાપા એનું રહસ્ય ઉદ્ઘાટિત કરતા કહેતા, યોગી બાપા કે અમે શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, અમારા મનનું ધાર્યું કર્યું નથી એટલે સત્સંગમાં સુખ આવે છે. આપણને નથી આવતું એનો અર્થ એ થયો કે આપણે, જે મહારાજે વચનામૃતમાં કહ્યું કે મધ્યા ગોપીની વાત કરી છે, આ મધ્યા ગોપી એટલે શું, તો પોતાનું ધાર્યું તો કરે જ, ભગવાનનું ધાર્યું કરે, એની જોડે જોડે પોતાનું ધાર્યું પણ મન ધાર્યું કર્યા કરે. જેમ 32 જાતનું ભોજન હોય, સારા પકવાન, મિષ્ટાન, ફરસાણ બધું હોય, અને એની અંદર એક સામાન્ય ચપટી ભરીને આમ રેતમ ભભરાઈ દીધી હોય તો સુખ આવે? તો આપણે સત્સંગ કરીએ, પૂજાપાઠ કરીએ, ધર્માદો આપીએ, બધું જ કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે આપણી ઈચ્છા પ્રમાણે કોઈક કોઈક જગ્યાએ સત્સંગની અંદર અને ઘરની અંદર મંધાર્યું કરીએ છીએ. એટલે આવો સત્સંગ છે, આવા સંતો છે, આવા સત્પુરુષ છે, છતાં પણ આપણને કાયમ માટે 24 કલાક સત્સંગનું સુખ છે આવતું નથી. આપણા મનની અંદર એવું છે કે સુખ છે ને એ આપણું ધાર્યું કરાવવાની અંદર છે, અને હકીકતની અંદર એવું જ છે કે જે દિવસે આપણે આપણા મનનું ધાર્યું ઘરની અંદર કરાવી લીધું, અથવા મંડળની અંદર કરાવી લીધું, અથવા તો સત્સંગની અંદર કરાવી લીધું, એ વખતે આપણને બહુ આનંદ આવતો હોય છે કે આજે તો બહુ મજા આવી. પણ મન ધાર્યું મૂકવાનું આવે ત્યારે આપણી બધાની સ્થિતિ કેવી છે કે ભારતની જ્યારે આઝાદી મળી એ વખતે ગાંધીજીની સાથે સાથે મોહમ્મદ અલી જિન્ના કરીને એક વ્યક્તિ છે જોડાયેલી હતી. આ મૂળ પોતે મુસલમાન હતા, પણ એટલી બધી અહંકારી વ્યક્તિ હતી કે એક દિવસે મોહમ્મદ અલી જિના એ પોતે ઊભા હશે અને એના હાથની અંદરથી એક વસ્તુ નીચે પડી ગઈ. હવે વસ્તુ નીચે પડી તો નીચે નમી અને લઈ શકાય એવું હતું, અને ફરીથી એને વાપરી શકાય એવું પણ હતું, પણ બધાની વચ્ચે મોહમ્મદ અલી જિન્નાના હાથમાંથી એ વસ્તુ નીચે પડી, એને વસ્તુ લેવાના બદલે પોતાના જમણા પગ છે એની ઉપર મૂક્યો અને એડીએ કરીને વસ્તુને કચડી અને ભૂક્કો બોલાવી દીધો. અને પછી મોહમ્મદ અલી જીના એક વાક્ય બોલ્યા. આ વાક્ય એનું નહોતું, પણ લગભગ આપણા દરેકનું આ વાક્ય છે. આ વસ્તુ એને લીધીને એનો ભૂક્કો બોલાયો, નીચા નમ્યા નહીં, વળ્યા નહીં. એનું કારણ કહેતા મોહમ્મદ અલી જીના કહેતા કે જીના કેન બ્રેક બટ કાન્ટ બેન. મોહમ્મદ અલી ઝીણો છે ને, કોઈ પણ વસ્તુને બ્રેક એટલે કે એનો ભૂક્કો બોલી નાખશે પણ કોઈ દિવસ એ નમશે નહીં. આપણે બધા જ મોહમ્મદ અલી ઝીણા છીએ. આપણું ધાર્યું કરાવવા માટે આપણે ભૂક્કો બોલાવી દેશું પણ નીચા નહીં નમીએ, આપણી નમતું નહીં જોખીએ. મેં કર્યું છે એટલે બસ ગમે તે થાય આ કરવું જ. તો મન ધાર્યું કરવું એટલે શું કે આપણને જે ગમતું હોય, આપણે આપણા મનની અંદર જે નક્કી કર્યું હોય, આપણા મનની અંદર આપણે જે સેટ કર્યું હોય કે આવી રીતના સેવા કરવી છે, આવી રીતના ભક્તિ કરવી છે, આવી રીતના સત્સંગ કરવો છે, બસ એ જ પ્રમાણે આપણે કરવું, એમાં કોઈ રીતે નમતું જોખવું નહીં ને. અને પછી આપણે ક્રિયા કરતા હોય તો આપણને આનંદ પણ આવે છે, પણ મંધાર્યું કરવાનો જે આનંદ છે એ બહુ લાંબો સમય ટકતો નથી. એટલે કે છે કે મંધાર્યું કરવું નહીં. ભગવાન અને સંતને તો આ ગમતું જ નથી, પણ આપણા વર્ષોથી આ મોહમ્મદ અલી ઝીણા જેવો સ્વભાવ છે કે આપણે છોડી શકતા નથી. ગમે ત્યાંથી આપણે જો અંતરદ્રષ્ટિ કરશું તો મોટાભાગની દરેક ક્રિયા છે એ આપણે આ જ રીતે કરતા હોઈએ છીએ. કારણ કે આપણે એવું માન્યું છે કે મંધાર્યું કરવામાં સુખ છે, મૂકવામાં તો દુઃખ છે. અને હકીકતમાં તમે જોજો, જે દિવસે આપણું ધાર્યું મૂકવું પડ્યું હશે ને એ દિવસે આપણને આમ સૌથી વધારે દુઃખની અનુભૂતિ થઈ હશે. આપણે કંઈક નક્કી કરીને ગયા હોઈએ સંતો પાસે, અથવા કોઈ કાર્યકરો પાસે, અથવા ગામમાં કોઈ વ્યક્તિ પાસે, અથવા તો ઘરની અંદર પણ. ને એ વખતે તમારા ઘરમાં અનુભવ કરજો કે છોકરાએ કંઈક નક્કી કર્યું હોય ને તમને કહ્યું હોય કે પપ્પા લાવવાનું છે ને તમે ના પાડો, પછી કેવો છંછેડાય, જેમ સાપને પૂંછડી ઉપર પગ માંગ્યા પછી કેવી ફેણ મારે. એવું જ્યારે આપણું મૂકવાનું થાય ને ત્યારે આપણે એકદમ ગુસ્સે થઈ જઈએ છીએ, અને આપણને એમ લાગે કે મંધાર્યું મૂકવું તો સહેલું છે, મૂકી દેવું, એમાં શું. કઠણ વસ્તુ કઈ છે ને નક્કી થતી નથી. કઈ વસ્તુ કઠણ છે નક્કી થાય નહીં. મનમાં નક્કી હોય તો કઠણ પણ સહેલું બને, મનમાં નક્કી ન કર્યું હોય તો સહેલું પણ કઠણ બને. ધારો કે તમારે ત્યાં સ્વામી બાપા તમારા ગામની અંદર પધારવાના હોય, અને ગામની અંદર લગભગ 100-150 જેટલા સંતો હોય, 500-700 જેટલા હરિભક્તો હોય, આ બધા સંતો અને હરિભક્તોને તમામ પ્રકારનું પાકા ભોજનની તમે વ્યવસ્થા તમારા પોતાના તરફથી ભક્તિભાવથી કરી હોય કે આપણે આજે બસ આવો લાભ મળ્યો છે તો આપણે ભક્તિભાવથી બધાને જમાડવા છે, કેરીના રસ જેવો સારો ઉનાળાની અંદર તમે કેરીનો રસ જમાડવાનું નક્કી કરી અને એકદમ કેરીનો રસ સારો ઠંડો છે તમે આપ્યો, અને હરિભક્તો બધા જમવા માટે બેસે છે, તો તમે આર્થિક રીતે અનુમાન કરી શકશો કે 700 માણસને કેરીના રસ સાથેની રસોઈ આપવી એ અઘરી છે કે ફક્ત થોડી ઘણી એક એક વ્યક્તિને ખાંડની પ્રસાદી આપવી અઘરી છે. કઈ વસ્તુ અઘરી પડશે, મોંઘી કઈ પડે? રસોઈ આપવી અઘરી છે કે પ્રસાદ ખાંડ આપવી અઘરી છે? રસોઈ આપવી અઘરી છે, પરંતુ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે રસોઈ આપવી સહેલી છે પણ ખાંડ આપવી અઘરી છે. શ્રીજી મહારાજ જ્યારે વિચરણ કરતા કરતા ચરોતરની અંદર હતા અને એ વખતે રૂપરામ ઠાકરના ઘેર ગયા. એને પરમહંસો અને હરિભક્તોને રસોઈ આપી, કેરીના રસની રસોઈ હતી પણ કેરીનો રસ થોડો ખાટો હતો. એના મનમાં ભાવ હતો કે મારે સંતો હરિભક્તોને જમાડવા છે, મહારાજને જમાડવા છે, પણ રસ થોડો ખાટો હતો એટલે પછી સંતોએ અને મહારાજે કહ્યું કે રસ ખાટો છે તો અંદર થોડી ખાંડ નાખવા માટે ઉપરથી થોડી ખાંડ આપો. તો રસની રસોઈ જે આપી શકતા એના માટે ખાંડ આપવી અઘરી નથી, પરંતુ મનમાં નક્કી નહોતું કર્યું કે મારે ખાંડ આપવી પડશે એટલે એને તરત કહ્યું કે અમારી નાતમાં એવો રિવાજ નથી કે ઉપરથી ખાંડ આપવાની, એટલે જે છે આ છે આ તમે ખાઈ લો. અને પરમહંસો હરિભક્તો હતા કે આ તો ચોટલી ઉભી થઈ જાય એવો ખાટો રસ છે, ખવાયો નથી કે તો પછી તમારી ઈચ્છા, બાકી ઉપરથી ખાંડ તમને મળશે નહીં અને ખાંડ ન આપી જીદ કરી નહીં આપું. જો આપણા મનની અંદર નક્કી હોય તો તમે આખી રસોઈ આપી શકશો, અને મનમાં નક્કી નહીં હોય ને તો ખાલી પરાસભાની અંદર અથવા ગામની સભાની અંદર પ્રસાદ આપવો હશે ને તોય નહીં આપી શકો. 200 કે 100 કે ગામના હરિભક્તોને જમાડવા સેલા છે, પરંતુ મનગમતું મૂકી અને ખાલી સામાન્ય ખારી સિંગનો પ્રસાદ આપવો ને એ અઘરો છે. તમે કોકને કહી જોજો, એને નક્કી હશે તો કે મારા તરફથી પ્રસાદની સેવા, અને નહીં નક્કી હોય ને તો તલય નહીં આપે. મુખવાસમાં છેલ્લે સંતો ગયા તો કે ભાઈ તલ નહીં, કારણ કે પૂરું થઈ ગયું હવે. તો આપણે જે કરીએ છીએ ને આપણા મનની અંદર નક્કી હોય એટલે કરીએ, બાકી આપણે નક્કી કરેલું આપણે છોડી શકતા નથી હોતા. પરંતુ આ સત્સંગની અંદર તો એવું છે કે જો મનગમતું કરવા માટે ગયા તો થોડી વાર આપણને લાગે કે ફાવી ગયા. આપણું ધાર્યું જો આપણે સત્સંગમાં કરાવી લીધું અથવા તો ઘરની અંદર પણ કરાવી લીધું તો તે સમય પૂરતું આપણને એવું લાગશે કે ફાવી ગયા, જીતી ગયા. કારણ કે અત્યારે ટીવીની અંદર અથવા તો દિવ્ય ભાસ્કરની અંદર કિશોરો આવીને કહેતા પ્રકારની કંઈક એડ આવે છે, એડ છે દિવ્ય ભાસ્કર એવા પ્રકારની હોય છે. મારા ખ્યાલ ટીવીમાં પણ કંઈક આવે છે, જીત કરો દુનિયા બદલો એવા પ્રકારની એક એડ છે છાપામાં અને ટીવીમાં આવતી હોય છે કે તમે જીત કરો ઓર દુનિયા બદલો. જીત કરો એટલે શું? તમારું મનધાર્યું કરાવો ને દુનિયા બદલી નાખો. અને છોકરાઓ નાના નાના શીખે ને અને ઘરની અંદર જીત ચાલુ કરે કે આ જોઈએ એટલે જોઈએ અને બધું જ દુનિયા બદલી નાખે, એમ એ ટેવ પછી આપણને સત્સંગમાં પડી જાય કે જીત કરો. બસ સત્સંગની અંદર આપણે જીત કરીને આપણું ધાર્યું કરાવો, દુનિયાની અંદર જીત કરો, દુનિયા બદલો. લોકો એની વાહ વાહ કરે કે જો આ મનધાર્યું કરાવી શકે છે, એના મનમાં નક્કી કરેલોની કંપનીમાં એના ગામમાં એના ધંધામાં કરાવી શકે છે. પણ સત્સંગની અંદર એવું નથી, જો જીત કરવા ગયા તો જીત કરો ઓર સત્સંગ બદલો, જીત કરો ઓર મંડળ બદલો. જો મંડળની અંદર કે સત્સંગમાં આપણે જીત કરવા ગયા અને મનધાર્યું કરવા માટે ગયા તો સત્પુરુષને છોડવા પડે છે, સત્સંગને છોડવો પડે છે, મંડળને છોડવો પડે છે, સેવા કરતા હોય તો સેવાને પણ મૂકવી પડે છે. તો સત્સંગની અંદર આ વાક્ય નથી, બહાર આ સારું છે કે જીત કરો દુનિયા બદલો, એની વાહ વાહ થાય, એને બુદ્ધિશાળી ગણવામાં આવે, એને હોશિયાર ગણવામાં આવે. પણ સત્સંગની અંદર જે મંધાર્યું કરાવતો હોય એને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મંધાર્યું કરવું એ કનિષ્ઠ છે અને સંત કહે કરવું એ શ્રેષ્ઠ છે. જો સત્સંગના ગણિત છે ને જુદા છે અને દુનિયાના ગણિત જુદા છે. આપણે દુનિયાના ગણિત સત્સંગમાં વાપરવાનો પ્રયત્ન કરશું તો મેળ નહીં પડે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મંધાર્યું કરવું કેવું છે? કનિષ્ઠ છે. કનિષ્ઠ એટલે ખરાબમાં ખરાબ. આપણે આપણું ધાર્યું કરતા ઘણીવાર ખબર નથી પડતી, પણ વિચાર કરીને ત્યારે થોડું ખબર પડે કે કઈ કઈ જગ્યાએ થાય. આપણને મનમાં આનંદ થતો હોય કે જો આપણે ધાર્યું કરાવી નાખ્યું, પણ સ્વામી કહે છે કે કનિષ્ઠ એટલે સૌથી ખરાબમાં ખરાબ હોય ને એને કનિષ્ઠ કહેવાય, અને સંત કહે એમ કરવું શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલે સૌથી સારામાં સારું કોઈ હોય ને તો એને શ્રેષ્ઠ ગુજરાતીમાં કહેવામાં આવે. તો સ્વામીએ તો ત્યાં સીધું કહ્યું છે કે મનગમતું કરતો એટલે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને આખા હજારોને સત્સંગ કરાવતો હોય આવો હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કેવો છે? કનિષ્ઠ છે. હવે તમે ખાલી વિચાર કરો કે આખા મંદિરનું કામ એકલો કરતો, આપણા ગામની અંદર હરિમંદિર છે, હવે આ હરિમંદિરની અંદર આખા હરિમંદિરનું કામ કોઈ એકલી વ્યક્તિ કરતો હોય એવા કેટલા? બધું જ એનું ટોટલી બધું, થાળથી લઈ આરતી કરવાની, સાફસૂફી કરવાની, કચરા પોતા કરવાના, મેન્ટેનન્સ કરવાનું, આખું એક હરિમંદિરનું કામ કોઈ એક જ વ્યક્તિ કરી શકતી હોય એવા કોઈ છે? માં કેટલા બધાનો સહકાર જરૂર પડે. સંતો મંડળમાં જાય એટલે એકાદો દિવસ તો ફરિયાદો સાંભળવામાં જ પૂરો થઈ જાય કે પેલો નથી આવતો, ના નથી આવતો, થાળ નથી આવતો, મોડો આવે છે, જેવો તેવો આવે છે, કોઈ સાફસૂફી કરતા નથી, આરતીમાં નથી આવતા. પણ આખા મંદિરનું કામ એકલો કરતો હોય પણ પોતાનું મન ધાર્યું કરતો હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે કનિષ્ઠ છે. અને બીજું સ્વામી કે છે કે ગમે તેટલા માણસને સત્સંગ કરાવતો હોય, હવે આ તો કેટલું અઘરું છે, ગમે તેટલા માણસને સત્સંગ કરાવો એટલે આપણે દર વર્ષે ચાતુર્માસની અંદર બાપા આજ્ઞા કરે છે કે એક વર્ષની અંદર 5 વ્યક્તિને સત્સંગી કરવા. ચાલો ગયો વર્ષ આખું ગયું 2008ની સાલ, તે 2008ની સાલમાં 5 વ્યક્તિને તમારી જેવા નિષ્ઠાવાન નિયમિત પૂજાપાઠ કરનાર ધર્માદો આપનાર અને સત્સંગી સત્પુરુષનો મહિમા સમજેવા 5 વ્યક્તિને સત્સંગ જણે કરાય હોવા કેટલા છે? આટલા આપણે બેઠા છીએ. બોલો, ગમે તેટલાને સત્સંગ કરાવો તો આમાં 5ને નથી કરાઈ શકતા, તો ગમે તેટલાની તો ક્યાં વાત છે. પણ સ્વામી કહે છે કે ગમે તેટલાને મંધાર્યો સત્સંગ કરાવતો હોય, ભગવાન અને સંતની આજ્ઞા વિરુદ્ધ પોતાની હોશિયારી વાપરવા કરાવતા હોય તો સ્વામી કહે છે કે કનિષ્ઠ છે. અને એની સામે બીજી તમે સ્વામી શું કહે છે, અને જે 3 ટાણા ખાતો હોય, આળસુ હોય, ઊંઘતો હોય, એવી રીતના દોષે યુક્ત હોય પણ છતાં એ શ્રેષ્ઠ છે. લો હવે આ ગણિત ખબર પડે. સ્વામી આપણને કહ્યું એક બસ તમે આ કરો, ભલે નાની વસ્તુ છે, તપ કરવાનું નથી, પણ છતાં આ વસ્તુ છે, યોગ્ય છે. ઘણી વાર આપણને ખબર નથી પડતી, આપણા મનમાં એમ કે બસ દુનિયાની અંદર લોકો તપ કરે, વ્રત કરે, દાન કરે, એ બધું મંધાર્યું કરે છે, પણ સત્સંગની અંદર સંત કેમ કરવું તો કેવું છે. યોગી બાપા મુંબઈની અંદર હતા, દાદરમાં હતા, અને હરિભક્ત છે, એમના મિત્રને લઈને આવ્યા, જૈન હતા. એટલે જૈન ધર્મની અંદર પેલું વર્ષી તપ હોય, એટલે વર્ષી તપ 12 મહિનાના ધારણા પરણા કરેલા, અને કંઈક નાની મોટી ભૂલ થયું તો 1 મહિનો બીજો, એટલે 13 મહિનાના ધારણા પરણા કરેલા. યોગી બાપા પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી અને 13 મહિનાના ધારણા પરણા કર્યા છે. હવે ધારણા પરણા એટલે શું આપણને ખબર હશે, હમણાં ચૈત્ર સુદ નોમનો ઉપવાસ ગયો હશે, એક ઉપવાસ હતો બપોરે તારા દેખાઈ ગયા હતા, અને થોડા દિવસ પહેલા જ ગયો છે. 12-13 મહિનાના ધારણા પરણા કરવા, એ જ્યારે યોગી બાપાએ આશીર્વાદ આપ્યા અને ગયા પછી યોગી બાપા એક વાક્ય બોલ્યા. યોગી બાપા કે ગુરુ, આના કરતા શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાએ કરીને એક ઉપવાસ કર્યો હોત ને તો ચડી જાત. બોલો હવે આ ગણિત સમજાય છે આપણને? સત્સંગની અંદર તમે એક માળા કરો ને મન ધારી 500 માળા કરો ને તો બંનેમાં ભૂલ છે, એક ચડી જાય. જે વખતે ભગવાન અને સંતની આજ્ઞા હોય ને પેલામાં તમને ગુણ લાગે, પણ યોગી બાપાએ કહ્યું કે મન ધાર્યા ગુણ કહેવાય પણ એ ગુણ નથી. બહાર જો જગતની અંદર બધા પોતપોતાની રીતે સાધના કરે છે ને, પણ એ ગુણ નથી. ભગવાન અને સંતે કહ્યું છે આપણને, આપણને જે કહ્યું હોય. ઘણી વખત આપણને એમ કે ના મારે તો યાત્રા કરવા જવું છે, પણ કે ભાઈ યાત્રાની કઈ જરૂર નથી, ઘર સભા કરો તો એ ઘણું છે, તો કે ના એ નહીં, મેં નક્કી કર્યું છે ને કે મારે આ જ કરવું છે. તો મહારાજે હરિચરિત્રામૃત સાગરની અંદર ગરડાની અંદર વાત કરી. હવે સાંભળજો, આપણું મગજ અને દ્રષ્ટિ આખી બદલી નાખે એવું છે કે ભગવાન અને સંત ક્યાં સુધી કહે છે. જો મનગમતું કરતો હોય તો મહારાજ વિમુખ કહી દીધો, અને કેવી ક્રિયા કરતા હોય, સત્સંગની જ. મહારાજ ગરડાની અંદર વિરાજમાન હતા, અને એ વખતે શ્રીજી મહારાજ કહે છે કે જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે. આ જગતના જીવ કહેવાય જે પોતાનું ધાર્યું કરવા ઈચ્છતા હોય. તો મહારાજ કહે છે કે જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે. ત્યાગ, જપ, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ, બ્રહ્મભોજન તથા અનેક પ્રકારના દાન કરે પણ મનમુખી હોય તેનું કલ્યાણ થતું નથી. કેટલું કરે, જપ, તપ, તીર્થ, દાન, યજ્ઞ કરે, પણ મહારાજ કહે છે કે મનમુખી હોય એનું કલ્યાણ થતું નથી. એવું અમે માનીએ છીએ. હવે મહારાજ માનતા હોય એનાથી દુનિયામાં બીજી કોઈ સારી સમજણ હોય? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવું માને છે કે પોતાનું મનગમતું કરવું ભગવાન અને સંતે કહ્યું હોય તો ઠીક છે, પણ પોતાની રીતે આખી દુનિયા તપ કરે છે તો કહે છે કે મનગમતું કરે છે ને એનું કલ્યાણ જ થાય નહીં. જ્યારે બીજી બાજુ પણ મહારાજ કહે છે કે અમારા જનોએ મનમુખી ન થવું પણ આજ્ઞામાં રહેવું. પછી મહારાજ કહે છે કે મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પાળે, કે મહાવૈરાગ્ય વાળો હોય, કે મારું નામ લેતો હોય, કે મારો મહિમા કહેતો હોય, કે મને સંભાળીને રોઈ પડતો હોય, કે શરીર સૂકવી નાખતો હોય, કે અહોનિશ ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, તો પણ તે મારાથી વિમુખ છે. હવે આમાં મહારાજ એક એક તમે સ્ટેપ જો કેવા કહે છે, આમાંથી એક પણ આપણે કરવું નિયમિત એ અઘરું છે. મહાવૈરાગ્ય વાળો હોય તો છે જ નહીં. બીજું કે છે કે મારું નામ અહોનિશ લેતો હોય, સ્મરણ કરતો હોય, કીર્તન કરતો હોય, પણ છતાં કે છે અમારાથી વિમુખ છે. મંધાર્યું કરતો હોય તો મહારાજ કે છે કે અમારાથી વિમુખ છે. એટલે કે છે કે સત્સંગની અંદર મંધાર્યું કરવું ને ભલે આપણને એમ કે આમ કરવું છે, ભગવાન કે સંત અથવા તો સંતો કોકની આજ્ઞાએ કરીને, બાપાની આજ્ઞા કરીને સંતો કહેતા હોય કે કાર્યકર કહેતા હોય તો એ આપણા માટે બાપાએ જ કહ્યું છે એવું માનીને જો કરીશું ને તો આપણને આનંદ આવશે. ને ત્યારે મંધાર્યું કરાવવામાં સત્સંગની અંદર કે ઘરની અંદર થોડો સમય આનંદ આવે, પણ પછી શું છે, જેમ આગળ આપણે રૂપરામ ઠાકરની વાત કરી તો રૂપરામ ઠાકરે ખાંડ ન આપી એટલે એક રીતે કોકે કહ્યું સારું તે હોશિયારી વાપરી, ખોટું તારે આટલા બધા માણસની ખાંડ આપી હોય તો પણ એક મણ તો ખાંડ જાત કે નહીં, અને આજે આટલા ભાવની અંદર તમે ગણો એક મણ ખાંડ ગયા તો એટલા પૈસા તો એને બચાયા ને. ત્યારે કોકે કહ્યું હશે કે તું બોલવામાં બહુ હોશિયાર છે, ત્યારે એને થોડો આનંદ પણ આવ્યો હશે કે આપણી ખાંડ બચી. પણ મહારાજ અને સંતો ત્યાંથી ગયા પછી એને બળતરા થઈ, એટલે યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું કે હે શાસ્ત્રીજી મહારાજ, રૂપરામ ઠાકરને જેવી બળતરા ઉપડી એવી બળતરા અમને ન ઉપડે એ તમને પ્રાર્થના છે. જો મંધાર્યું કરવામાં થોડો સમય મજા આવશે પણ પછી જ્યારે અંતરદ્રષ્ટિ થશે ને, બે પાંચ દિવસ પછી આપણને બળતરા થશે કે આપણે ભગવાન અને સંતનું ગમતું કર્યું નહીં, અને આપણે આપણા દેહાભિમાનને કારણે અથવા આપણું ધાર્યું કરવા માટે થઈને એ જ કર્યું, અને પછી બળતરા થાય પણ પછી સમય વીતી ગયો હોય તો થોડો સમય આપણને મજા આવે, પણ કાયમ માટે મંધાર્યું કરવાની અંદર આપણને છે આનંદ આવતો નથી. તમે ભગવાન અને સંત આગળ કોઈ પ્રમાણે રાજી થતા નથી, એટલું નહીં ભગવાનથી વિમુખ થઈ જાય મંધાર્યું તમે કરવા જાઓ તો, આમ જોવા જાઓ ને તો આગળ કોઈ પ્રમાણે મંધાર્યું કરવું અઘરું પણ સહેલું છે. જે મહારાજના વખતની અંદર ફૈબા હતા તો 32-32 વખત શ્રીજી મહારાજને પોતાના ગામમાં બોલાયા. હવે તમે સમજી શકો છો કે તમારા ગામની અંદર મહારાજ અને સ્વામીને ભૂલી જાઓ પણ ખાલી સંતો, બે સંતો આપણા ગામમાં આવે અને 32 વખત સંતો આવે, તમારા ઘેર ઉતારો કરે, અને એ વખતે આખા મંડળને 32-32 વખત જમાડવાની જેણે સેવા કરી એવા કોઈ છે? બે સંતોની સાથે ગામનું મંડળ અને આજુબાજુના સત્સંગીઓને કે સંતો સાથે આવે, બાપા મૂકી દો, બાપા હોય તો હજારોનું લશ્કર હોય, પણ ખાલી સંતો સાથે 20-25 હરિભક્તોને જમાડવાની 32 વખત જેણે સેવા કરી એવા કેટલા છે? જો આ કરવું અઘરું છે, ફૈબાએ આપણા કરતા આગળ મહારાજ હોય એટલે તો કેટલું મોટું સ્વામી બાપા હોય, તો એની સાથે કેટલું બધું હરિભક્તો દેશ પરદેશના હોય. 32 વખત શ્રીજી મહારાજને રમાડ્યા જમાડ્યા, અન્નકૂટનો ઉત્સવ કર્યો, નાના મોટા તમામ ઉત્સવ છે એમણે મચ્છિયાઓની અંદર કરેલા, કારણ કે એમના મનની અંદર નક્કી કરેલું હતું, એને અઘરું પડ્યું નહીં. પણ શ્રીજી મહારાજ એક દિવસ કહ્યું કે તમારા વહુ જોડે તમે અબોલા લીધા છે અને એમને પિયર મોકલી દીધી છે, તમે ઘેર લઈ આવો, તો એમાં ક્યાં અઘરું હતું? એમાં કોઈ ખર્ચો કરવાનો હતો? એમાં કોઈ મિષ્ટાન નાખવાનું હતું? 5 પૈસા પણ બગડે એવા હતા નહીં, પણ એના મનની અંદર નક્કી હતું કે આની જોડે હું નહીં જ બોલું, આ મારા ઘરમાં ન જ જોઈએ. તો મહારાજે કહ્યું છતાં પણ કર્યું નહીં. 32 વખત મહારાજને બોલાવવા સહેલા છે, પણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે પોતાના મનનું ખાલી મૂકવું ને એ 32 વખત ઘરની અંદર બોલાવી તમામ પ્રકારની સેવા કરતા અઘરું છે. અને પછી અઘરું એટલે કેટલું અઘરું, શ્રીજી મહારાજે કહ્યું કે અમે જઈએ છીએ ત્યારે એને કહ્યું કે તમારે જવું હોય તો જાઓ. બોલો, માણસ મનગમતું કરાવવા માટે આગળ કહ્યું ને કે જીના કેન બ્રેક બટ કાન્ટ બેન, એને શ્રીજી મહારાજને છોડી દીધા, પરમહંસોને છોડી દીધા, જમવાનું ભૂખ્યા પોતાના ઘરમાંથી મોકલ્યા, પણ પોતાનું ગમતું છે અને મૂક્યું નહીં, વળી ગયા પણ નમ્યા નહીં. તો આપણી દશા ઘણી વાર આવી થતી હોય. અને મહારાજ એમને વિમુખ કર્યા, મહારાજે કહ્યું કે મચ્છિયાઓનું પાણી હરામ, ત્યારથી લઈને આટલા વર્ષો થયા હજી સુધી કોઈ ગુણાતી સત્પુરુષ કે શ્રીજી મહારાજ કે કોઈ વડીલ સંતો આ મચ્છિયા ગાંવની અંદર ગયા નથી. યોગી બાપાને કહ્યું બાપા મચ્છિયાઓ ક્યાં? યોગી બાપા કે કઈ દિશામાં આવ્યું છે જ મને તો ખબર નથી. કેટલો અભાવ હશે! યોગી બાપા કે મચ્છિયાઓ કઈ દિશામાં આવ્યું છે એ જ ખબર નથી. તો મંધાર્યું કરાવવાની અંદર જો આટલો અભ્યાસ, આટલી સેવા કર્યા છતાં પણ આજે આટલા વર્ષો પછી પણ ફૈબાને કોઈ ખોટી રીતે યાદ કરતા હોય છે, એટલે મહારાજ ના પાડે છે. સંતો આપણને સમજાવે છે કે ગમે તેટલું તમે મંધાર્યું કરશો તો ભગવાન વિમુખ થશે, ભગવાન કુરાજી થશે, આપણને બળતરા થશે, અશાંતિ થશે, એના કરતા ભગવાનનું ગમતું ભલે થોડું થયું, ભલે નાનું લાગે છે, પણ અંતરની અંદર યોગી બાપા કહેતા કે અમને 40 વર્ષથી એક ધાર્યું સુખ આવ્યું. શાસ્ત્રી મહારાજે અમને એક વાર આજ્ઞા કરેલી કે જોગી રોટલા ઘડજો તો બીજી વાર અમને કેવું પડ્યું નથી. એક વાર શાસ્ત્રી મહારાજે કહ્યું કે જોગી રોટલા ઘડજો તો યોગી બાપા કે બીજી વાર અમને કેવું પડ્યું નથી. મંધાર્યું મૂકવામાં ખાલી રોટલા ઘડ્યા છે કે મોટી વાત કરી છે? પણ મોટા પુરુષની આજ્ઞા કરીને રોટલા અને વાસણ ઉટક્યા, એમાંથી યોગી બાપા કહેતા કે અમારી સ્થિતિ આ થઈને એનું કારણ છે અમે વાસણ ઉટક્યા. વાસણ ઉટકવાથી થતી નથી, પણ કોની આજ્ઞાએ કરીને? પોતાના મનનું ગમતું મૂકીને ભગવાન અને સંત જે વખતે જે આજ્ઞા કરે કરવું ને, એની અંદર એવી આધ્યાત્મિક સ્થિતિ છે આપણી થતી હોય છે. તો આ આપણને સમજાવતા હોય છે, પણ મન ધાર્યું છે કઈ કઈ જગ્યાએ થઈ જાય, જો આ બધી વસ્તુની અંદર એમાં પ્રેક્ટિકલ આપણા જીવનની અંદર આપણે કઈ જગ્યાએ મન ધાર્યું કરી બેસીએ છીએ. ઘણીવાર આપણને ખબર નથી પડતી, પણ ભગવાન અને સંત છે આપણને સમજાય. એકવાર શાસ્ત્રી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા, એટલે હરિભક્ત આવ્યા અને આવી અને પછી એમને શાસ્ત્રી મહારાજ પાસે વાત કરી કે સ્વામી મારે એક ઘરની અંદર નવું કામકાજ શરૂ કરવાનું છે તો તમે મુહૂર્ત જોઈ આપો. આપણે જેમ સંતો પાસે જઈએ છીએ એમ એ શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ મુહૂર્ત છે. હવે એ મુહૂર્ત છે ને પેલાને સેટ થતું નહોતું હરિભક્તને, એણે કહ્યું કે સ્વામી આના કરતા આ છે ને પછી બરાબર છે ને એમાં વધુ અનુકૂળ આવે છે, એટલે તમે આ મુહૂર્ત આપો તો પછી હું કામ જોડાવાયો. એટલે પછી શાસ્ત્રીજી મહારાજે બહુ કહ્યું તો કે ના સ્વામી આમાં વધારે અનુકૂળ આવશે. સ્વામી કે સારું તમે એ વખતે કરી નાખજો. અને પછી એમને પોતાની ઈચ્છા પ્રમાણેનું મુહૂર્ત શાસ્ત્રી મહારાજે લેવરાવી અને પોતાનું કાર્ય ચાલુ કર્યું. એ ગયા પછી શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા કે આમ તો બધા હરિભક્તો અમને ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે એમ કર્યા કરે છે, પણ અમારી કયા પ્રમાણે પોતાનું નક્કી કરેલું મુહૂર્તે બદલી શકતા નથી. ભગવાન અને સંત અથવા સંતો જો આપણે નક્કી કહીને એમાં મુહૂર્તમાં કોઈ એ મુહૂર્તમાં કે એમાં વખતે મહાપૂજાનું કે કોઈ કહી દે ને તો ચાલે, પણ એમ કે હમણાં અનુકૂળ ને આમ છે કે ના ના સ્વામી આમાં જ કરવું પડે, તો આપણે બધું કહીએ પણ આપણા ગમતા પ્રમાણે આપણા મુહૂર્ત પણ બદલાતા નથી. આપણે સ્વામી પધારે ને ત્યારે અત્યાર સુધી એવું કરતા કે આપણે પૂજાની ઈચ્છા હોય તો ભગવાનની પૂજા છે બુકસ્ટોલમાંથી લઈ આવીએ, બુકસ્ટોલમાંથી લઈને પછી બાપા જતા હોય એટલે પૂજા છે આપણને બાપા પાસે મૂકીને હાથ મુકાઈ દે, બાપા હાથ મૂકી દો પૂજા પ્રસાદીની થઈ જાય, બધું લઈને આવ્યો ને ખાલી હાથ મુકાઈ દઈએ. એમ રૂમની અંદર બાપાની મુલાકાત કરવા માટે જઈએ, આપણા બધાની ટેન્ડન્સી કેવી છે, બધું નક્કી કરીને આવ્યો કે અમેરિકા જવું કે નહીં, દીકરા દીકરીના લગ્ન કરવા કે નહીં, ઘર લેવું કે નહીં, નોકરી બદલવી કે નહીં, બધું નક્કી કરીને ખાલી બાપાને પૂજા ઉપર હાથ મૂકીને બાપા આશીર્વાદ આપી દો કામ થઈ જાય, એવું કરે છે કે નહીં? આપણા મનનું ધાર્યું સત્પુરુષ પાસે ખાલી હાથ મુકાવવા માટે સ્વામીનો ઉપયોગ કરીએ છીએ. આપણે એવું નથી કે સ્વામી આવું હવે તમે જેમ કહો એમ હું કરું, એવું નક્કી લગભગ 90% નક્કી કરીને આવતા નથી. પોતે નક્કી કરીને ખાલી રજૂઆત કરે કે સ્વામી આમામ છે અને બધું થઈ ગયું છે, હવે પરદેશ જવાનું છે અથવા તો હવે અહીંયાથી અહીંયા જવાનું છે અથવા તો અહીં જવાનું છે, આપ આશીર્વાદ આપો કે વાંધો આવે નહીં, તો એમ કે એવા આશીર્વાદ હોય તે આપણે આવી નાની નાની વાતની અંદર છે એ મન ધાર્યું કરી દેતા હોય છે. ભગવાન અને સંત કહે તો આપણે એમાં પછી સેટ થતા નથી હોતા, પણ બધું જ મૂકી અને જ્યારે ભગવાન અને સંત આપણને એમ કહે કે નહીં ભાઈ આમ કરવાનું છે તો એમાં અનુકૂળ થઈ જવું. જો ઘણીવાર આપણે મંદિરમાં કઈ જગ્યાએ આપણું ધાર્યું કરાવવાનો પ્રયત્ન, બધી સેવાએ કરવી છે પણ આપણી ઈચ્છા પ્રમાણે. શ્રીજી મહારાજના વખતની અંદર મહારાજ ગરડાની અંદર હતા, ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલુ હતું, એ વખતે થોડી મંદિર જેવું હશે ને કંઈક પૈસા ખૂટ્યા, મજૂરોને આપવા પૈસા હતા નહીં, એમાં ગરડાની અંદર બોટાદથી ભગા દોશી છે પોતે ત્યાં આવ્યા અને મનમાં નક્કી કરીને આવેલા કે આવા સમયની અંદર મારે સંતોને પાકી રસોઈ કરીને જમાડવી છે માલપુવાની. માલપુવાની રસોઈના પૈસા લઈને આવ્યા, મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ બધા હરિભક્તો અને સંતો છે એને માલપુવાની રસોઈ છે મારે જમાડવી છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ભગા દોશી અત્યારે મજૂરોને આપવાના પૈસા નથી, તો તમે પૈસા આપી દો, આપણે એમ નામ ખાલી રોટલા શાક છે એવું જમાડી દઈએ, માલપુવાના જે પૈસા થાય બાકીના મજૂરોને આપીએ તો ભગવાનનું કામ થાય. ભગા દોશી કે ના મારે પાકી રસોઈ આપવી છે, બસ તમારે મજૂરોના પૈસાનું જે કરવું એ કરજો, મારા પૈસાનો ઉપયોગ તો રસોઈની અંદર પાકી રસોઈમાં કરો. મહારાજ કે પણ અત્યારે મજૂરોને પૈસા આપવાના બાકી છે, ચડી ગયા છે, કામ બંધ થઈ જશે? એ કે હું જાણું નહીં, મારે પાકી રસોઈ આપવી છે. મહારાજે કહ્યું કે સમજો? એ કે ના મારે પાકી રસોઈ આપી છે, ગમે તેમ કરીને મહારાજની ઈચ્છા હતી છતાં પણ એને પાકી રસોઈ અપાવીને રહ્યા, પોતાનું ધાર્યું કરાવીને રહ્યા, ભગવાનની ઈચ્છા હતી એમ કર્યું ને એને રાજી થયા. તો આપણે ઘણીવાર એવું કરતા હોય કે આપણી શક્તિનો ઉપયોગ મંદિરની અંદર આવી જ રીતના થવો જોઈએ. ઘણીવાર આપણે કંઈક સેવા આપી હોય, પૈસા આપ્યા હોય તો પૂછીએ કે એનું શું થયું, પેલું લાયા કે નહીં. આપણે ભગવાનને આપીને છૂટા, ભગવાનને સંતને જ્યાં વાપરાય ત્યાં વાપર આપણે નથી કરી શકતા. આપણે એમ કહ્યું કે મેં આટલા આપ્યા એટલે આનું આવ્યું કે નહીં, થયું કે નહીં. મારી શક્તિનો ઉપયોગ આ જ પ્રમાણે મંદિરમાં થવો જોઈએ કે મંડળમાં થવો જોઈએ. આ તો પૈસા છે, અથવા તો ઘણીવાર આપણી બુદ્ધિ હોય, તમે ભણેલા હોય, કોઈક બીજું તમને કોઈક સ્પેશિયલ આવડત હોય, કોઈ તમે મેન્ટેનન્સ કરી શકતા હોય, તો સેવા હોય ને, તો ઘણીવાર સંતો પાસે હરિભક્તો આવે અને આમ તો સેવા કરવા માટે જ આવ્યા છે ને, પણ જો આપણે ભાવ કેવો હોય છે ઘણી વખત આપણને ખબર નથી, પણ આપણી વાક્ય રચના કેવી હોય છે કે સ્વામી મારા લાયક કંઈક સેવા હોય તો કહેજો, બરાબર છે ને? આપણે બધા મંદિરમાં સંતો પાસે ત્યારે શું કહીએ કે મારા લાયક કંઈક સેવા હોય તો કહેજો. એનો અર્થ એ થયો કે મારી શક્તિનો ઉપયોગ, મને જે આવડે છે ને જ તમે સેવા સોંપજો, બીજું નહીં સોંપતા. આપણે સેવા કરવી છે પણ કેવી, આપણે નક્કી કરેલી, આપણને મનમાં ગમતી હોય, આપણને જેવી ફાવતી હોય ને એવી સેવા કરવી છે કે મારા લાયક. હવે સેવામાં મારા લાયક ને ના લાયક એવી કંઈ ખરી, બધી હરખી જ છે ને. પણ આપણે નથી કરી શકતા કે મને ઓફિસની જ ફાવે છે, જો ભાઈ ઓફિસની જ સેવા આપો, આ વ્યક્તિ જોડે જ મને સેવા ફાવે છે તો એ વ્યક્તિ જોડે જ આપો. ઘણીવાર ઉત્સવ સમય એની અંદર અથવા તો બાપા આવ્યા હોય ને તો મંડળમાંથી પાંચ જણને આ સેવા હોય ને બે જણને બીજી સેવા આપી હોય ને તો ધમ પછાડા કરીને પણ બે જણ પાંચ જણ જોડે જાય કે નહીં આ સેવા એ. હવે ઘણીવાર એવું હોય કે પાર્કિંગમાં તડકામાં ઉભું રહેવાનું હોય ને બે જણને એવું કહ્યું હોય કે તમે એકાઉન્ટની ઓફિસમાં બેસો કે નહીં, પેલા પાંચ જોડે તડકામાં જ મારે ઉભું રહેવું છે. તો આપણી દશા છે ને આવી છે. આપણે નક્કી કરીએ કે ભાઈ અમારા લાયક એટલે શું, આપણને લાયક કહ્યું કે આપણને ગમતું હોય ને જ આપણને કરવું ગમે, અને આપણે પહેલેથી ચોઈસ આપે કે સ્વામી આવું કંઈક હોય તો કહેજો. સેવા કરવી છે, ભક્તિ કરવી છે, પણ આપણને જે અનુકૂળ હોય ને એ જ કરવું છે. એ થોડું થોડું આ બધું મનગમતું થઈ જાય છે ને, આપણું ધાર્યું થઈ જાય છે એટલે સત્સંગનું સુખ આવતું નથી. એટલે ભગવાન અને સંત છે એનો રાજીપો છે આપણી ઉપર થતો નથી હોતો. પણ એના કરતાં જો આપણે આપણું બધું જ મૂકી દઈએ તો બીજું કઈ જગ્યાએ, જો આપણે ભગવાન અને સંતની આજ્ઞા પાળતા બધું કરતા હોઈએ, પણ ઘણીવાર ધારો કે અત્યારે બાપાની અત્યંત ઈચ્છા કોઈ હોય તો એ છે ઘર સભા કરવી. ઘર સભા કરવી એમાં કોઈ કોસને કોદાળો લઈને તડકાની અંદર ખેતર ખેડવા જેવું તો છે નહીં. તમને બપોરે 42-43 ડિગ્રી તાપણી અંદર એમ કહ્યું કે અડધો કલાક ઘરના તમામ સભ્યો ભેગા થઈ ઉઘાડા પગે અને બીજું કંઈ કર્યા વગર ખોદી નાખો, જેટલું ખોદાય એટલું. પેલા દુષ્કાળની અંદર ચોકડી ખોદવા મોકલતા એવું અઘરું છે, પણ ચોકડી ખોદવી સહેલી છે, ઘર સભા કરવી અઘરી છે. જો સત્પુરુષની ઈચ્છા છે ઘણીવાર કે અમારા ઘરમાં વાંધો નથી, હવે ઘર સભા તો જેને આવું હોય તેવું હોય, હવે ગમે તેવું હોય, મોટા પુરુષ બોલ્યા એટલે ઘર સભા કરવી જ જોઈએ. પણ થાય છે, આપણે આંગળી ઊંચી નથી કરાવતા, પણ આમાંથી ઘણા બધા નહીં જ કરતા હોય. ધારો કે કરતા હશે તો એમાંય મનનું ધાર્યું કેવું થઈ જાય છે કે આપણે આપણી રીતે કરતા હશું. બાપાએ ઘર સભા કરાવવા માટે ઘર સભા સહાયિકા પુસ્તિકા બહાર પાડી છે, સંતો પાસે ગરમ બધા લેખ લખાયેલા છે, અને એની અંદર પેલી સીડી પણ છે, ધૂન ભજન કીર્તનની બહાર પાડેલી છે. એ કાર્યકરો આપણા ઘેર આવ્યા હશે, એક બુકની કિંમત 10 રૂપિયા 15 રૂપિયા કે 20 રૂપિયા કેવું કે અત્યાર સુધીની 85 રૂપિયાની હશે. પણ હમણાં સર્વે કર્યો ત્યારે ખબર પડી કે 25% હરિભક્તો એવા છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ઘર સભા કરે છે. હવે અમે અમારી રીતે વચનામૃત વાંચી જ લઈએ છીએ ને, જો વચનામૃત વાંચવું સહેલું છે અને વાંચવું ખોટું નથી, પણ મોટા પુરુષની આજ્ઞા એવું છે કે ઘર સભાની પુસ્તિકા વાંચવી અને તમે વચનામૃત વાંચો ને તો મહારાજ કે છે વિમુખ છે. ગમે તેટલો વૈરાગ્યવાળો હોય, અમારું નામ સ્મરણ લેતો હોય, પણ સત્પુરુષ પ્રગટ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધમાં કરતો હોય તો વિમુખ કે છે. તો આ મનધાર્યું ક્યાં થઈ જાય છે કે આપણે ઘર સભા કરીએ છીએ પણ આપણે કે હું વચનામૃત વાંચું છું, જીવનચરિત્ર વાંચું છું, સારું જ છે, પણ છતાં અત્યારે આજ્ઞા કઈ છે કે આવી રીતના ઘર સભા કરવી, તો એની અંદર આપણે પુસ્તક છે લેતા નથી. ઘણીવાર આપણે સભાની અંદર આવતા હોઈએ તો એના એમાંય મન ધાર્યું, સભાના ટાઈમની અંદર આવવાનો, નાની નાની વાતની અંદર આપણે ટેલતા ટેલતા આવીએ. આપણે અઠવાડી ગામની અંદર સભા થતી હોય કે ક્યાંક ગયા હોઈએ તો એની અંદર પણ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આવવાનો પ્રયત્ન છે કરતા હોઈએ. આપણે એમ થાય કે આપણે જઈને તો આવ્યા, ગયા તો ખરા, પણ વિચાર કરે તો ખબર પડે કે આ જે કંઈ પણ કરીએ છીએ એમાં કેટલા ટકા આપણે ભગવાન અને સંતે કહ્યું એવું જ કરીએ છીએ. કે ધર્માદો આપવાનો હોય, ધર્માદો આપવાની અંદર ઘણીવાર આપણે નક્કી કર્યો કે મારે આટલા આપવા છે, પછી કે 500 ને આટલા આપો તો અપાશે નહીં. ભગતજી મહારાજના જીવનચરિત્રમાં પ્રસંગ આવે છે કે ભગતજી મહારાજ બધા હરિભક્તો સાથે જુનાગઢમાં હતા. એમાં એ વખત એમને કહ્યું કે આપણે બધાએ સેવા કરવાની છે રસોઈની, એટલે 1000 રૂપિયાની સેવા કરવાની હતી. એમાં નડિયાદના ઝવેરભાઈ કરીને હરિભગત હતા, થોડા આર્થિક રીતે સારા હતા, એટલે ભગતજી મહારાજે કહ્યું કે તમે છે સેવા કરો 500 રૂપિયા, અને બાકીના 50% 500 રૂપિયા બીજા બધા હરિભક્તો 5-25 રૂપિયા ભેગા કરીને કરશે. એટલે પહેલાં કહ્યું કે મારા હો ભાગ્ય કહેવાય કે મારી 500 રૂપિયાની તમે સેવા લીધી. એટલે 500 રૂપિયા અમને આપી દીધા સેવા માટે. બીજા બધા હરિભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે 5-25 રૂપિયા ભેગા કર્યા, અને એમ કરીને બીજા 500 રૂપિયા બીજી સાઈડ ભેગા કરવાના, તેમાં 13 રૂપિયા ઘટ્યા, 487 રૂપિયા થયા, 13 રૂપિયા ઘટ્યા. હવે 13 રૂપિયા કોણ કાઢે? ભગતજી મહારાજે ઝવેરભાઈને કહ્યું કે ઝવેરભાઈ આમ તો હવે બધું થઈ ગયું છે, હવે 13 રૂપિયા ઘટે છે તો 13 રૂપિયા તમે આપી દો. કે પતી ગયું, મારી 500 નો હતો ને મેં 500 આપી દીધા, હવે હું 13 નહીં આપું. ભગતજી મહારાજ કે પણ હવે 13 જ ઘટે છે. એ કે હવે નહીં, 500 મેં કહ્યું હતું ને, મારા ભાગના પૂરા થઈ ગયા, હવે ગમે ત્યાંથી કરો. તે ના આપ્યા તે ના જ આપ્યા. જો 500 આપવા સહેલા છે પણ 13 અઘરા છે. એમ ઘણીવાર એવું થાય કે આપણે એટલું કર્યું કે ના એટલે નહીં, એટલે નહીં જ. એ કોઈ પણ છે કે આપણે કે આટલું નક્કી કર્યું કે આપણે આટલો ધર્માદો આપવો છે, આટલું એક મણ છે આપણે ઘઉં આપવા છે કે જે પાક્યો સંતો, કે એક નહીં થોડું 25 કિલો આપવો કે નહીં, 20 કિલો એટલે 20 જ કિલો. આ તો સંતો સાથે નહીં, બાપા સારંગપુરની બાજુમાં તાજપર ગામમાં ગયેલા, ઘઉંનો ધર્માદો હતો એટલે બાપા કે લખાવો. એટલે પેલા એ કહ્યું કે સારું સ્વામી છે 5 મણ લખો. સ્વામી કે 5 નહીં 6 મણ કરો. કે ના લેવા હોય તો લો 5 જ મણ મળશે, વધારે નહીં મળે. બાપા કે 1 મણ તો વધારે કે નહીં વધારું. તે બાપાને ના વધાર્યા તે ના જ વધાર્યા. તે આવી બધી નાની નાની વાતની અંદર આપણે ઘર પેલું મનધાર્યું થઈ જતું હોય. એવું આ તો ખાલી આપણે કેવી જગ્યા હોય સભાની અંદર આવતા હોય ને એમાં આપણને ઘણી વાર કાર્યકરો છે એની પાસે જે પ્રશ્નો થતા હોય ને કે સભામાં આવીને બેસે ને તમે એમ કે અહીં બેસો તો નહીં બેસે, કે લાઈનની અંદર બધાને સારું લાગે એવી રીતના બેસો. તો ત્યાં ભરૂચની અંદર એમણે સભા થાય ને તો હોલ હોય એટલે પેલો આવે એટલે એમ કે અહીંયા બેસો તો બેસે જ નહીં કે અહીં બેઠો તને વાંધો જ, એટલે વાંધો નથી પણ વ્યવસ્થા સચવાય એટલે. તો એ ક્યાં બેસે? પંખો હોધીને બેસે. સભા મંડપમાં આવે ને એટલે ઊંચું જોવે. તો ભગવાનના દર્શન કરતા હશે, હું જોવે ઉપર પંખો ક્યાં છે? પછી લાઈનમાં નહીં પંખા નીચે બેસવાનું, તો પંખા ભરાઈ જાય પછી છેલ્લે જાવે ને પછી વચ્ચે બેસે. તે એમાંય મંધાર્યું, બૂટ ચપ્પલ કાઢવાનો ને એમાંય મંધાર્યું, બધા લાઈનમાં કાઢવા અથવા તો કોથળીમાં મૂકવા તો કે અહીં મૂકું છું. તો સભાની અંદર કે અહીં મૂકો હું વાંધો જ, કંઈ જ મૂક્યા છે ને ભાઈ, હવે એવું નથી વ્યવસ્થા છે મૂકને, કે ના અહીંયા જ મૂકવા છે. પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરતા ને એમાં ઝઘડા, અહીંયા પાર્ક કર કે નહીં અહીંયા જ મૂકી સ્થાયે કર લે ભાઈ, કશું કરવાનું કંઈ નથી. આ તો સત્સંગમાં છે, બધાને અનુકૂળતા રહે એટલે છે. તે બૂટ ચપ્પલ મૂકવામાં મંધાર્યું, પાર્કિંગમાં ગાડી મૂકવાનું મંધાર્યું કરે, બેસવામાં મંધાર્યું કરે. કેટલી હદ સુધી આપણે કરી બેસીએ છીએ અને પછી એમ કેવું સત્સંગની અંદર આપણે છીએ પણ સુખ તો આવતું નથી, તો એમ આવે નહીં. પણ જ્યારે આપણે ભગવાન અને સંતની સામે જ્યારે જોઈએ છે ને ત્યારે આપણને ખબર પડે કે પોતાનું મનનું બધું જ મૂકી દીધું છે. જેમ સ્વામી બાપા નાના હતા ત્યારથી અમને અંગ્રેજી ભણવાની બહુ જ ઈચ્છા હતી. શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે દીક્ષા લઈ લો. બાપા કે મારે અંગ્રેજી ભણવું છે. શાસ્ત્રી મહારાજ કે એકવાર તો દીક્ષા લઈ લે ને પછી અમદાવાદમાં આપણા વિનાયક રાવ છે ને એની સ્કૂલમાં તને અંગ્રેજી ભણાવીશ. એટલે શાસ્ત્રી મહારાજે કહ્યું, એટલે બાપાને વિશ્વાસ આવ્યો. શાસ્ત્રી મહારાજે કહ્યું એટલે ભણાવે જ ને. એટલે પછી સ્વામીએ કર્યું કે સારું, એટલે પાર્ષદની દીક્ષા લીધી ને બાપા યાદ કરે ક્યારે અંગ્રેજી ભણવાનું છે. બાપા કે મેળ પડશે એટલે કરીશ, મેળ પડશે એટલે કરીશ. એમ કરતા પછી ગોંડલની અંદર બાપા આવ્યા અને બાપાને કહ્યું કે હવે છે ને આપણે સાધુની દીક્ષા આપી દઈએ. તો સ્વામી એક વખત કહ્યું કે બાપા અંગ્રેજી ભણવાનું શું, કારણ કે દીક્ષા લીધા પછી તો બધું તો થાય નહીં. ત્યારે બાપાએ કહ્યું કે હવે અંગ્રેજી ભણવાનો સંકલ્પ છોડી દો, હવે તમે દીક્ષા લઈ લો અને સેવા કરો. તો સ્વામી કે એ દિવસથી અમે અમારું મનનું મૂકી દીધું કે અંગ્રેજી ભણવાની બહુ જ ઈચ્છા હતી પણ શાસ્ત્રી મહારાજ એકવાર કહ્યું કે હવે ભૂલી જાઓ. તો સ્વામી કે કઈ વાંધો નહીં, શાસ્ત્રી મહારાજની ઈચ્છા તો ભૂલી ગયા. બાપા પ્રસંગ સેંકડો વખત કયો હશે કે સારંગપુરમાં આપણે મેઇન દરવાજેથી અંદર અત્યારે પુલ હતો, એ પુલ 16 ફૂટનો કરવાનો હતો અને 24 ફૂટનો બાપાની ઈચ્છા હતી શાસ્ત્રી મહારાજને કે 24 ફૂટ કરો. બાપાની ઈચ્છા કે માણસો આવતા નથી વર્ષો પહેલા, એટલે કે 16 ફૂટનો બરાબર છે, શું કામ ખોટા 8 ફૂટનો ખર્ચો કરવો. એટલે શાસ્ત્રી મહારાજને કહ્યું, શાસ્ત્રી મહારાજને બાપાએ થોડી દલીલ કરી. એટલે શાસ્ત્રી મહારાજ કે ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ વાંચો, 86મું પ્રકરણ છે સ્વામી કે મેં વાંચ્યું, એની અંદર આવ્યું કે મોટા મોટા ઇન્દ્ર ચંદ્ર દેવતાઓને અવતારો છે એ ભગવાનનું ધાર્યું કરે છે. એ પ્રકરણ પૂરું થયું એટલે પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ પ્રકરણમાં શું આવ્યું સમજો. એટલે સ્વામી હાથ જોડીને કહ્યું કે હા સ્વામી સમજી ગયો. શાસ્ત્રી મહારાજ કે શું આવ્યું? એટલે સ્વામી કે એમાં એવું આવ્યું કે પુલ છે એ 24 ફૂટનો કરવો. હવે સારંગપુરથી છેક ચરોતરની અંદર બાપાને કન્વિન્સ કરવા માટે શાસ્ત્રી મહારાજને સ્વામી ગયા હતા, પણ શાસ્ત્રીજી મહારાજની મરજી સમજી કે 24 ફૂટનો કરવો છે તો 24 ફૂટનો કરી નાખ્યો. તેમનું મનગમતું સ્વામી બાપા એવું બોલેલા કે યોગી બાપાના મનથી વિચારથી મારો વિચાર કોઈ દિવસ જુદો પડ્યો જ નથી. હવે આપણે એવું કહી શકીએ કે જેવી બાપાની ઈચ્છા એ જ આપણી ઈચ્છા, જેવી એની રુચિ એ જ આપણી રુચિ, એ દિન કહે તો દિન, એ રાત કહે તો રાત. જો સત્સંગ એટલે આ દુનિયામાં લોકો સત્સંગ કરે છે એના કરતા આપણે સારા છીએ, લોકો મનધાર્યું કરે છે એના કરતા પણ અઘરું આપણું મનનું મૂકવું એ છે. ને એમાં પણ આપણને તો સ્વામી મળે. આપણે કીર્તનમાં જેમ કે તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત, એમ બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવારે. બસ હવે આ જન્મની અંદર મનગમતું બધું મૂકી દેવું છે ને તમે જેમ કોણ એમ જ કરવું છે. એ જ રીતે સત્સંગ કરવો છે, એ જ રીતે ભક્તિ કરવી છે, એ જ રીતે સેવા કરવી છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું, સ્વામી કે આપણે કરોડ કરોડ જન્મથી મનધાર્યું કરતા આવ્યા છે પણ આ વખતે ભગવાનનું ગમતું કરી લેવું. જો કરોડો જન્મથી આપણને આદત પડી ગઈ છે મનધાર્યું કરવાની, જીદ કરવાની, આપણી ઈચ્છા પ્રમાણે જ કરવાની, એટલે આપણે દુઃખી થયા છે. સ્વામી કે કરોડ જન્મથી કર્યું છે એટલે આપણું કલ્યાણ થયું નથી, પણ આ વખતે આપણું મનનું ગમતું મૂકી દેવું અને ભગવાન અને સંત જેમ રાજી થતા એને એમ રાજી કરી લેવાતો છેલ્લો જન્મ થઈ જતો હોય તો આ સત્સંગની અંદર આ સુખ છે જે યોગી બાપા કહ્યું કે 40 વર્ષથી એક ધારી સુખ આવ્યું છે. તો આજે આપણે આ શિબિરની અંદર આવ્યા છીએ તો બધાથી તમારા ને મારા બેથી મનધાર્યું થાય જ છે, એટલે તો આપણને સત્સંગમાં આનંદ આવે છે. જો આપણું મનધાર્યું થવા જ ના દે ને તો કોઈ બેસે જ નહીં, આપણને આનંદ આવે નહીં. પણ આજે અંતરદ્રષ્ટિ કરીને કઈ કઈ જગ્યાએ આપણું મનનું ધાર્યું આપણે કરી બેસીએ છીએ જાણીને અથવા તો અજાણતા, કે જેનાથી ભગવાન કુરાજી થઈ જાય છે. તો ભલે બધું ના છૂટે પણ ધીમે ધીમે કરીને આપણે આપણું મન ધાર્યું મૂકવું છે, મનગમતું મૂકવું છે. અને બાપા જેમ રાજી થતા, ભલે આપણને કષ્ટ પડે, કદાચ સમાજમાં ખોટું દેખાવાનું થાય, કોઈને ગમે ના ગમે, પણ બાપાને ગમે છે ને, બાપા રાજી થાય છે ને. ભલે દુનિયા કુ રાજી થાય પણ બાપા રાજી થતા હોય, ભલે દુનિયાને ન ગમતું હોય પણ સ્વામીને ગમતું હોય, એ જ કરવું છે. એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. એવો ભાવથી આપણે જો અહીંથી શિબિરમાંથી જઈશું તો આપણને પણ આ સત્સંગનું સુખ છે યથાર્થ આવતું હોય છે. તો આજે મહારાજ અને સ્વામીના ચરણોની અંદર આપણે આ જ પ્રાર્થના કરીએ કે અત્યાર સુધી તો અમે મનગમતું કરતા આવ્યા છીએ, પણ આપે હંમેશા મનગમતું મૂક્યું છે, આપણા માટે પણ એમણે મૂકેલું છે અને એમના ગુરુને એમને ધાર્યું કર્યું છે. તો આજે આપણે પણ એવો દ્રઢ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારની અંદર આપણું મનગમતું મૂકી અને આપણા ગુરુનું જ મનગમતું કરવું છે, એમાં જે થવું એ થાય, બસ મનગમતું મૂકીને આપણે એમને રાજી કરવા છે. તેવા પ્રકારનો સત્સંગ છે આપણે આજથી શરૂ કરી અને છેલ્લા સ્વાદ સુધી એમના ધાર્યા પ્રમાણેનો સત્સંગ કરી અને સત્સંગનું જે યથાર્થ સુખ છે એ સુખ ભોગવી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિદ્ધપુરમાં શ્રીએ વાત કરતા કહ્યું, ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ન રાખ્યો. જો પહેલો જ ઘા કર્યો મહારાજ, કોઈ વાતનો અહંકાર, અહંકાર બધું બગાડે, બધું તમારે ચૂરે ચૂરા કરી નાખે. શરૂઆતમાં સારું લાગે પણ અંતે જતા ચૂરે ચૂરે કરી નાખે અહંકાર. સિદ્ધપુરમાં શ્રી વાત કરતા કહ્યું, ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ન રાખો. સેફ, તમે અહંકાર ના રાખો, ઘણી મોટી પદવી પામી ગયા. એકદમ ઉચકાઈને શ્રીજી મહારાજના ચરણમાં બેસી જાઓ. ભગવાનનો ભક્ત હોય તેને કોઈ વાતનો અહંકાર ન રાખે. એક દિવસનો હરિભક્ત હોય, સવારે અર્થમાન ધરાયો હોય, એક દિવસનો હરિભક્ત હોય, એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય, નિષ્ઠા તો હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય અને એક જ દિવસનો હરિભક્ત હોય, જો એની વાત મહારાજ કરે છે. એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણ નામ લેતો હોય તેના પણ મન કરો વચને કરીને દાસપણે વર્તે, આમાં કાંઈ બાકી રહે નહીં, આવી રીતે વર્તે. એક જ દિવસનો હરિભક્ત હોય, સવાર થયો હોય, કંઠી પહેરી હોય, એક જ દિવસનો હરિભક્ત હોય, પણ તેના પણ મન કર વચને દાસ ભાઈ દાસ પણ વર્તું. કેટલું બધું તમે હરિભક્ત થયા એટલે

અને અંતરથી જુદું એમ ના રાખવું. જો બે ડબલ પર્સનાલિટી ના રાખ, ઉપરથી જુદું ને અંતરથી જુદું એમ ના રાખો, એક જ કા અધોગતિને પામો કા ઉર્ધોગતિને પામો. કેટલું અઘરું છે, સહેલું નથી. હવે કોઈને પગે લાગે અને તમે દાસ થઈ ગયા એવું નથી. દાસપણાની ભાવના કેટલી બધી છે. એક જ દેશનો હરિભક્ત હોય તેના પણ દાસ તો મન કરો વચને દાસ થઈને વર્તો, કેટલું અઘરું છે. આ વિચારવા જેવું છે. આ એક જ લીટી વિચારવા જઈએ તો બધું હરિભક્ત કદાચ પૂર્ણ સંસ્કાર હોય તો આવી રીતે રહી શકે. અને નવો સંસ્કારી હોય એ આમાં આ લાઈનમાં ના આવે. તમે તો કરું છું, આપણે તો થઈ બેઠ્યા છે અહંકારયુક્ત જીવન. પણ માટે અત્યારે આપણે ગમે તેવા હોઈએ ગમે તેવા હોઈએ પણ સુધારા ઉપર તાંડવ. આ વસ્તુ સમજવી કે મારે આપણે અંતર કાપવાનું છે. ભલે તમે ગમે એવો વાંધો નહીં પણ તમારે ઢાળ આ બાજુ હોય, દાસપણા ઉપર હોય, એ દાસપણું ઠેઠ સુધી રાખવું. અને એમ કરતા તો આગળ આવી જઈએ. તો અત્યારે તો આવી શરૂઆત હોય નહીં પણ એવી મનમાં રાખી કે મારે દાસપણું લાવવું છે. મનમાં જ રાખવું, મનમાં હોય તો બધું આગળ ગાડી ચાલે, મનમાં ના હોય તો કાંઈ ના બને. કેટલું બધું કહે મહારાજે, કેટલું બધું કહી દીધું. એક જ દિવસ સત્સંગ એકાંતિક થઈ જાય, એક જ દિવસમાં એકાંતિક થઈ જાય. આવો સમાજ હોય તો કેટલી મજા પડે. બધા એકબીજાને પગે લાગે, એકબીજાને મહિમા સમજે, એકબીજાને દાસ થાય. તો અહીંયા જ અક્ષરધામ, આવવાનું જવાનું કંઈ નથી. એવું થાય જો આ રીતે વર્તાય તો આ વર્તમાંથી આ વર્તનથી તમારે છાપ ઊભી થાય. જેમ જેમ શિવ ગુણ આવશે તેમ તેમ ભક્તનું વર્તન માપ થતું જાય છે. જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી. કોઈ અપમાન કરે તો પણ મિત્રની પાસે અધિક ગુણ લેવો. અપમાન કરે આપણે બધા બેઠા છો, બધા બેઠા છે મોટા ભક્તો ખરેખર. પણ હવે ક્યાં ભૂલ થાય છે, તમને પાંચમી લાઈનમાં તમને ધકેલે અને પાંચમી લાઈનને આગળ મૂકે તો અહીં જગ્યા શું થાય. જય સ્વામિનારાયણ. સત્સંગ પતી ગયો, એક જ દિવસે સત્સંગ પતી. આ બધું બહુ અઘરું છે. અમે આવું વર્તન રાખો તો શ્રીજી માને ગમે. શ્રીજી માને પોતાની પાસે બેસાડે, પોતાની

બધું પોઝિટિવ થાય. જેમ જેમ જે સત્સંગ કરે છે ત્યારે કોઈ વિઘ્ન આવતું નથી. કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો કેટલું અઘરું છે. આપણાથી જરા આમ અજાણે ટેવા દઈએ તો એ આપણને ધુઆ ભુઆ થઈ જાય. પણ મારા એક સત્સંગ મળ્યો છે, ટૂંકમાં સત્સંગની કિંમત બહુ છે. સત્સંગ જેવી વસ્તુ નથી. આપણે ભાજી મૂરા સમજીએ છીએ સત્સંગ, ભાજી મૂરા. બાળકો જેમ તમારે નૃત્ય કરે, બધું કરે, સંવાદ ભજવે, એવું જ તમે માનો છો. સત્સંગ પણ એવું જ છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય, હવે એક બ્રહ્માંડનો એક ઇલાકાનો તમે એક ચૂંટણી જીતી હોય એનો કેટલો ફાકો રહે. પણ એ સત્સંગમાં સત્સંગની કિંમત તમે જાણી નહીં, એટલે સત્સંગ સાવ સામાન્ય કઈ જ બેઠા છે. જેમ જેમ જેમ જેમ શુભ ગુણ આવે છે તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે. ઊંધું જગતમાં બધું ઊંધી રીતે ચાલે. જેમ જેમ મોટો વધે આ લોકની તો એમાં ફૂલતો જાય અને માયની. અને બલૂન છે, ફૂગો, એમાં એક ટાંકણી મારે બધું ઠેકાણે પડી જાય. તો એ સત્સંગમાં સત્સંગ મળ્યો છે. સત્સંગમાં આવી વાત રહેવી નહીં જોઈએ. કોઈ વાતનો અહંકાર નહીં, કોઈ વાત નિર્માની પડે રહેવું વધારે તો ત્યાં સલામતી. અને ભગવાનને તો બહુ ગમો એટલી વાત છે. કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો. ભક્તે તો ભગવાનને અંતરે અમે જાણ્યા, તલતલમાં ભગવાન સાક્ષીરૂપે રહ્યા છે. તમે જાણો કે ના જાણો, ભગવાન તો રહ્યા જ છે તલતલમાં. તલમય ભગવાન રહ્યા છે. એ ભગવાનની કેટલી સત્તા, કેટલી મોટો. અને એમની આગળ આપણે સત્તા અજમાવીએ અને ખોટો અહંકાર રાખીએ, સત્સંગ થયો જ ન કરે. કોઈ અપમાન કરે તો મિત્રની પણ અધિક ગુણ લેવો. આટલામાં જ બધું થઈ જાય. કોઈ અપમાન કરે તો પણ અધિક મિત્રથી પણ અધિક ગુણ લેવો કેટલું મોટી વાત. આ સત્સંગ છે ને સામાન્ય નથી. જે અમને મળ્યો છે એની કિંમત, એને અનુરૂપ આપણું વર્તન જોઈએ. અને અનુરૂપ વર્તનમાં તો કોઈ વાતનો અહંકાર રાખવાની, મોટા મોટું ગુણ બધું એમાં આવી જાય. બધું તમારે સહી સલામત. અને શ્રીજી માને અતિશય ગમ્ય એમ કહીએ તે પ્રમાણે જે સરળપણે વર્તે તેની સાથે અમારે સહેજી પ્રીતિ રહેશે. સહજ, જોર ના કરવું પડે, અમે મારા એવું ના કરવું પડે. સહજ જેમ બે ભાઈ હોય, સહેજી સહેજી પ્રીતિ હોય, એ રીતે સહેજી પ્રીતિ રહે. જરાય જોર કરવું ન પડે, ઓટોમેટિક ભગવાનની વૃત્તિ તમારા ભાઈઓ પડે. અને તો
ಕಣಿ ಮುಟ್ಟಿ ಇಪ್ಪದ್ದೀನಿ ಪಾಮು ಸುಖಿ ಆತವ ಮುರುದು ತಲ್ ತಲ್ಮಾ ಭಗವಾನ್ ಸಾಕ್ಷಿ ರೂಪಿ ರಹ್ಯ ಛೆ ಎಮ್ ಜಾಣಿನೆ ವರ್ತನ್ಮಾ ಕಚಾಸ ರಾಖೆ ನೀ તો ભગવાન તેને વશ થઈ જાય છે. આટલા જ ભગવાન, કેટલા મોટા ભગવાન, કેટલા કોઈને કળ્યામાં ના આવે એવા મોટા ભગવાન છે. પણ તમને વશ થઈ જાય, આટલામાં વશ થઈ જાય. તો એ બાજુ ચાલુ આપણે ખોટા ખોટા દમડોળ કરવાની. એમાં તો તમે ભગવાનથી છેટા છેટા છેટા થતા જાઓ. પણ આ રીત છે. શિહરીને સન્મુખ અમે કહીએ તે પ્રમાણે જે સરળપણે વર્તે, અમે કહીએ તે સરળ, અને ભગવાનની આજ્ઞા કહીએ મોટી હોતી નથી. તમે જંગલમાં જઈને તપ કરો ને એ કોઈ આજ્ઞા નથી, સરળ આજ્ઞા. તો જેવા આપણે સરળ છીએ એવા ભગવાન પણ સરળ થઈ જાય છે. આટલું જ માગે છે, બીજું કાંઈ વર્તનમાં બીજું કાંઈ માગતા નથી. એમ જાણે વર્તનમાં કચાશ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય. કેટલા મોટા ભગવાન, અનંત અનંત બ્રહ્માંડોના બધા જીવો ભગવાનો બધા એમને વશ વર્તે છે. એ ભગવાન તમને વશ થઈ જાય, એટલી મોટી વાત. એટલે તમે દ્રષ્ટિ બદલી જેવી છે. સત્સંગ કરો, સત્સંગમાં તમે આયા દ્રષ્ટિ બદલી જેવી છે. આપણી દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ છે? અવગુણ અભાવ લેવાની, કોઈ ખોજ કરવાની, હેરાન કરવાની, એ દાન થાય. ઉપરથી બધું જણાય, ભક્ત જણાય, પણ અંતરમાં આવી દ્રષ્ટિ, આવી દાન થાય. બધાને લાગ આવે તો જાહેર પણ કહીએ કે આવો છે, આવો છે, આવો છે. પણ એ બધું મૂકીને સરળપણે વર્તે, મારની આજ્ઞા સરળપણે વર્તે, તો તમને ભગવાન વશ થઈ જશે. બહુ મોટી વાત છે. તે આપણે આ રીતે રાખવી અને આ રીતે વર્તો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઝિંઝાવદરમાં અલગ રૂપને શિહરીએ વાત કરતા કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે. ને આપણે માન જોઈએ છે, હવે વિરોધાભાસ છે, પણ સત્સંગમાં એ ના ચાલે. સત્સંગમાં પહેલાં પહેલું જ માન મૂકવું પડે. જો મહારાજે કહ્યું માન બધા કામ બગાડી નીકળે, જેમાં છાંટો પડ્યો માનનો એ બગડ્યું. લેસ પણ માન આવે એટલે બધા મહારાજ આગળ વાત. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ, સત્સંગ તો કરીએ છે. તો મહારાજ એમાં ઝીણી વાત કહે, સત્સંગ કર્યાનું માન ટળવું અશક્ય છે, અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. લો એટલે બધા અમારી ગયા. માન અજ્ઞાનનું મૂળ છે. એટલે જેને માન હોય એ અજ્ઞાની છે. એટલે આપણે તો આ જાણપણું છે અને આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ મહારાજે તો વાત કરી છે કે જ્યાં સુધી માન હોય
काम्बगड़े सत्संग करे छता मान रही जाए ते मट्टू बहु कठिन है। जो आप सत्संग तो करिए थे पर छता महाराज के मान रही जाए मान नु कोई खंडन करे जो आप ऊपर ऊपर सत्संग करे पर खरेखर जे मान नु खंडन करे तारे बात आई जाए मान नु कोई खंडन करे तो ते संत होए के भगवान होए तो पन जगत थी पन तेनो अधिक अभाव होए अलग आखा चले एवं थे बीजा वाला घना वाला जने मान इले टूकमा मान बेधारी तलवार चेता रहो अने काढ़ता ज रहो मान अंतर्दृष्टि करीने कि आ मान आयो त्यां झपट मारी तो काम था मान नु कोई खंडन करे तो ते संत होए के भगवान होए तो पन जगती पन तेनो अधिक अभाव होए सब साची अंतर्दृष्टि करीने ऊंडा पड़े तो खबर पड़े अपने मानना पुत्र है चार बाजू मान वीटायेलू है तो जरा कोई अड़े ने धुआ पुआ थे भगवान हो के संत हो तो धुआ पुआ थी है मान कोई खंडन करे ये बात है અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં માન આપ માને અડે તો મને ત્રીજું ચોથું નીકળે અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાને ભગવાન પણ માને નહીં જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય આ એક ભગવાનનો ખપ હોય એ આ બારી તો બચી જાય જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં ભગવાનનો ખપ હોય બીજી બધી ઘણી બધી વસ્તુ હોય છે એનો ખપ હોય તો કામ બગડે પણ ભગવાન સિવાય ભગવાન વિના બીજું કાંઈ હોય નહીં એવો ખપ હોય તો રસ્તો નીકળે જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં માન નજરે દેખાતું નથી જોયું છે કોઈ માન નજરે દેખાતું નથી માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે મહારાજે કહ્યું બધાના 41માં કે ભગવાનનો ભક્ત હોય ખરેખરો ભક્ત હોય પણ જરાક માનની ચટકી હોય તો એ ખસે નહીં પણ માન ભલા ભલા ભર ભલાને એમાં ફસાઈ જાય છે તો આપણે ખાસ જાણવાની જરૂર છે એ ભગવાનનો ખપ હોય એટલે જેટલું ભગવાનનો ખપ હોય એટલો એટલો માનથી દૂર રહેવાય નહીં તો ચક્કરમાં આવી જાય માન નજરે દેખાતું નથી પણ માન વિના બધા રસ ખોટા લાગે છે
સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. જો શરત આવી છે, સંતને મોક્ષદાતા જાણે, એ તો ચોખ્ખું એકદમ ચોખ્ખું જોઈએ. સંતને મોક્ષદાતા જાણે તો ઘણું બધું મોટું કામ થાય. સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે, જો આ વાત આવી, દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. હવે મહારાજ બીજી બધી વાત કરે છે. સૌ પાપોમાં મોટું પાપ, સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સૌ મોટા મોટું પાપ. હવે આ બધું હોવા છતાં ખિસ્સામાં રાખે છે આમાં, એટલે આપણે સમજ્યા જ નથી. સૌ પાપમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો છે, સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવું. આપણે તકતો એમાં જોઈએ તો એક્ઝેક્ટલી તમે જેવા છો એવા જ દેખાય, પણ ઊંધું દેખાય એટલું જ. પણ તમે એ એને મહારાજ કે દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. તો બધાને અનુભવ છે જેવું. અને પછી કાચ જેવું હોય એને એમાં દોષ દેખે એટલે પોતાનું રૂપ જુએ અને બગડેલું હોય અને છતાં કાચને ફોડી નાખે એ મૂર્ખ. કાચનો શું દોષ છે? એમાં તારું મોઢું એવું છે એ જોતો નથી. એટલે મહારાજે વાત કરી, દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય. કાચનો દોષ દેખે એટલે કાચ આવો છે આમ છે તેમ, મારું રૂપ બગાડી નાખે. પણ તારું મોઢું જેવું છે એમાં કાચનો શું દોષ? કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવો. સત્સંગ મારે સત્સંગ તો દર્પણ જેવો છે. તમે કોઈના માટે જે ભાવ કલ્પો એ તમારામાં છે. મારે તપાસ કરવી પડે કે મારામાં દોષ છે તો અંતરદૃષ્ટિ કહીને તો સત્સંગ તમને અંતર સત્સંગ તમને વિલોરી કાચ જેવો લાગે. મુક્ત મુનિએ શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી. ફેંસલો કહી, હું માન હોય તેને પગે લાગતો નથી. પરંતુ જે હરિને ને હરિજનનો દાસ થયો તે ભક્ત સ્વરૂપ હરી માનવું છું. મહારાજ એને ખભે લઈને ફરે એટલા રાજી થાય, પણ માન હોય એને પગે લાગતો જ નહીં. હું માન હોય તેને પગે લાગતો, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સ્વરૂપ હરી માનવું છે. એટલે આ બાજુ આપણે ગાડી ચલાવી કે દાસ થવામાં આપણે રાજી રહેવું,
સમજવું અને આનંદ કરો. હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્ત સ્વરૂપરી માનું છું. સ્વરૂપરી માને એટલે બધાથી શ્રેષ્ઠ. દાસ બાજુ ગાડી હાંકી દાસ થવો દાસ, અને મનમાં જ સવારે ઉઠતાની સાથે જ પહેલું જ વાક્ય બોલું, હું દાસ છું ભગવાનના ભક્તને, દાસને દાસ છું. પછી બીજા બધા વિચારો સવરા આવે અને આપણને આગળ વૃદ્ધિ પ્રમાણ. નહીં તો આપણે સવારે ઉઠતાની સાથે ગમે એમ વિચાર ચાલતા હોય એ બ્રેક મારું આટલું જ કરો તો આખો દિવસ તમારો સારું જાય. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. બસ એની દાનત જ એવી હોય, હું ભગવાનનો દાસ છું એવી રીતે મનમાં આટી પડી જાય કે હું ભગવાનનો દાસ દાસનો દાસ છે. અમારું ધામ સર્વોપરી છે, ભગવાન અક્ષરધામ સર્વોપરી છે ને, અમારું ધામ સર્વોપરી છે. તેના નિવાસી આ સર્વે હરિજન છે. હવે ક્યાં રહેવું? મારે કહું કે મારું ધામ સર્વોપરી છે અને તેના નિવાસી આ બધા હરિભક્તો છે, તો કોનું ક્યાં વાત કરી? ભગવાન જે આ ભગવાનના હરિભક્ત બધા મારે જે કહ્યું, અમારું ધામ સર્વોપરી છે આ આપણે જાણી રાખો. ગોટું તેના નિવાસી આ સર્વે હરિજન છે, તો આપણે કોનો અવગુણ લેવાનો હોય? આ બધા આપણા કરતાં મોટા દેખાય છે, આપણા કરતાં મોટા દેખાય, એટલે આ મહારાજ આ રીતે વાત કરી. અમારું ધામ સ્વરૂપે તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી. એટલે આપણે દ્રષ્ટિ બદલવાની છે. આપણે બાપ થઈને ફરીએ છે પણ દાસ થઈને ફરવાનું છે. અને દાસના લક્ષણ ખોટા ખોટ કરું તો આપણે સલામત રહે અને ભગવાનના ધામને પામીએ. આ બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. હરિજનને આ લોકના સમજે છે ત્યાં બધી બાજી બગડે હોય. હરિજન એટલે બધા હરિભક્તો. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભ ન પુરાવ્યા કરે છે, તેમાં તણાયા કરે છે, અધર્મવંશીથી દુઃખી થાય છે. જો મનુષ્ય ભાવ આવ્યો કોઈમાં બધી અવરી બાજી તો અવરો રસ્તો પકડ્યો ગયા. કોઈમાં મનુષ્ય ભાવ લાવવાનો નહીં, બધા ધીરે છે. અને બીજું કાંઈ ન સમજાય તો ભગવાનની આજ્ઞા છે, ભગવાન જ કહે છે, બધા દિવ્ય છે, બધા દિવ્ય છે, તો પછી આપણા બાપનું શું જાય છે? મહારાજ પોતે જ વાત કરે છે બધા દિવ્ય છે, અને આપણા માએ જ લેવી દિવ્ય છે. અમે સમજાય ન સમજાય ભેજામાં ઉતરે, પણ જેમ બીજી આજ્ઞા મહારાજે કરી
અને આપણે પાડીએ એમાં એ આજ્ઞા હશે, બધાને દીવી હશે, એ રીતે આજ્ઞા પાડી. અને આ સત્સંગમાં ક્યારે આપે આપણે હાથે કહીને આપણું બગડે એવું ના કર. ટૂંકમાં દીવતા દીવ ભાવ બાજુ ગાડી હાંકવી, બધા દીવ સમજવા, એ બાજુ બીજા વિચાર આવી જાય તો બદલવું, ત્યાં ને ત્યાં ડામવી દેવું તો કામ થાય. અને જો માન જરાક આગળ વધે ને તો આ ચાલ્યા જ કરે, મનુષ્યભાવ આવ્યા જ કરે, અને તમે આ સત્સંગમાંથી ફેંકાઈ જાઓ. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભનો પૂર આવ્યા કરે, તેમાંથી તણાયા કરે, ને અધર્મ વંશથી દુઃખી થાય છે. કાર્યાણીમાં આવેલા સારંગપુરના જીવાખચન દરબારમાં શ્રી હરિજનોને વાત કહે. ધન સ્ત્રીને ત્યાગે પણ માન રૂપી વિષ તેથી પણ ભારે છે. એવા હોય ધન સ્ત્રીનો ત્યાગ કરે, ઓછા હોય જવા લે જાય, પણ તો એ નીકળે ખરે. ધન સ્ત્રીને ત્યાગે પણ માન રૂપી વિષ તેથી પણ ભારે છે. મહારાજ તમે ચેતવાની વાત કરે, તમે ચેતો. આપણે માન મારો શત્રુ છે એવો ભાવ જાગે તો શત્રુથી આપણે કેવા ટેવાયેલા છે, એનું નામ પડે ને કેટલી કચવાટ થાય, કંઈ ના કંઈ થાય. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. એટલી માટે બ્રહ્માને દુર્લભ એવા ગુણો હોય પછી દોષરૂપ થઈ જાય માન આવે. એટલે માન હળાહળ ઝેર છે એ આપણે જાણી રાખવું. અને જરાક જો માન આવવાનું થાય તો ચેતી જવું, જોકે બહુ અઘરું છે. આ મહારાજે વાત કરી છે કે ભલ ભલો હોય તો પણ માન રૂપી માનનો રંગ ચટકો પડે તો જ ભક્તિમાં બરકત હોય, ભક્તિ પણ અધૂરી રહે. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય. જે ગુણ છે તે જ સ્વયં મોટાઈ રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય, ગુણ આવે તેમ દીન થાય. નંબર જેમ જેમ ગુણ આવે, ગુણ બધા ગુણ એ તમારામાં ગુણ આવ્યા હોય એ કઈ રીતે ઓળખે કે તે નમ્રતા આવે. જે ગુણ જે તે જ સ્વયં મોટા રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે. એટલે સત્સંગમાં આખી બીજી રીતે જોવાની છે. આ સત્સંગમાં તમે જાણી લેવું કે આ માન છે શત્રુ છે. આ સત્સંગમાં પગ પડ્યો તમે સત્સંગી થયા અને આ જાણી લો કે આ સત્સંગમાં એમ બધા દોષ તો બધા છે, ઘણા છે, કામ ક્રોધ લોભ બધા, પણ માન છે એ બધું બગાડી બધું.
Sadan Sai Maharaj. Sri Swaminarayan Bhagavan Ni Jai. Vachanamrut Prathamnu 58. Deh Kusang Na Puru Sanskarnu. Mota Ne Jaane Te Othai. Swaminarayan Hare Samvat 376 Na Phagan Sudhi Panchmini Divas. Sandhya Arti Na Same. Swami Sri Sahajan Ji Maharaj. શ્રી ગઢરામ બધે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોરા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યાં ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યાં ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે ગુણના વેગ કેમ ટળે? ભજન કરતા હોય તો એની વાત છે, ન કરતા હોય તો હોઈ રહે. પછી મુક્તાન સાહેબ, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે આપણે આખા દિવસમાં કંઈક તો 5-10 મિનિટ 25 મિનિટ કલાક તો ભજન સ્મરણ કરવાનું હોય, તો ત્યાં ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે, આ તો ચાલુ જ હોય. રજોગુણ તમોગુણ સત્વગુણ, સત્વ તો ઓછું, રજોગુણ તમોગુણના વેગ તો ચાલ્યા જ કરે 24 કલાક ધમાધમ, સપનામાંય ચાલે બધી, તો એનું કેમ કરવું? મહારાજે મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, ક્યાંથી આવે? આપણે માણસ ગમે એવો શાંત બેઠો હોય પણ મનના તરંગો તો એવા ભયંકર છે, બહારની ગડબડ કરતાં અંદરની ગડબડ વધારે છે. બાબ કલા હોલ થાય, જોરદાર બધી વાતો થાય, ડાબાડોળ વાતાવરણ હોય, પણ એના કરતાં અંદર મનનું તંત્ર બહુ મોટું છે. મન તમે લાગે નહીં, શાંત બેઠો હોય પણ અંદર ચકર ચકર ચકર ચકર બધું કેટલું ફરતું હોય. તો મહારાજે કહ્યું કે જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણ સુખ આવતું નથી, ક્યાંથી આવે? તે ગુણના વેગ કેમ ટળે? કાર્યકર પાસે ગયા હતા તો એ પૂજા કરતા હતા સવારે, તો પૂજામાં એક બાળક અહીં લટકે, એક બાળક અહીં લટકે, એને ટાળવા માટે કર્યા કરે ભજન કરે. હવે આ બધું સરકસ ક્યાં મજા આવે? અવસર ચાલતું હોય તો ભજન પ્રણનું ક્યાંથી મજા આવે? ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણનું પ્રવૃત્તિના કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. ગુણની પ્રવૃત્તિનું કારણ જે રજોગુણ તમોગુણ સત્વગુણ વર્તે એનું કારણ શું છે? ગુણની પ્રવૃત્તિનું કારણ તો દેહ કુસંગ અને પુરુષ સંસ્કાર એ ત્રણ છે. દેહ છે, કુસંગ છે. કુસંગ તો ભારે બધું, એક કુસંગના એક શબ્દ પડે ને તમે એક શબ્દ
એવા કેટલું ચક્રો અંદર દોડાય, તમે ખ્યાલ ના આવે. એ કુસંગના શબ્દ શ્રીજી મહારાજે ઘસીને ના પાડે છે. કુસંગ તો કરવો જ નહીં, એક શબ્દ કુસંગનો હોય ને બધું તમે ચક્રાવે ચડાવે અને સુખ આવે નહીં. અને તે વખતે પૂરતું નહીં પણ કલાક, બે કલાક, બે દિવસ, સાત દિવસ પછી પણ એ જે કુસંગ કર્યો હોય ને એ આઈને ઊભું રહે. દેહ, કુસંગ અને પૂર્ણા સંસ્કાર એ ત્રણ છે. તો દેહ તો આપણે સમજાય છે, દેહમાં આપણે કરીએ જે કંઈ આડું અવરું કરીએ, સવરું કરીએ, એ બધું વર્તાય છે, દેખાય છે. અને કુસંગ, કુસંગ તો કરવો જ નહીં. અને પુરુષ સંસ્કાર એ ત્રણ છે. પુરુષ સંસ્કાર તો તમે જે કર્યા હોય, પૂર્વ કર્મ કર્યા હોય, અથવા અત્યારે કલાક પહેલાં જ કર્યું હોય કંઈ, એ પણ નડે છે. દેહ, કુસંગ, પુરુષ સંસ્કાર ત્રણ છે. તેમાં દેહના યોગે કંઈ જે ગુણ પ્રવર્તતા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કંઈ ટળી જાય છે. હજા ઊંચી કક્ષાની વાત છે, થોડું સામાન્યની વાત નથી. જે ખરેખર ભજન સ્મરણ એની સમજ હોય કે આ ભજનથી શું લાભ થાય છે, કેટલો ગેરલાભ છે, એ બધી ખબર પડવી જોઈએ, તો એમાં દ્રષ્ટિ પડે. નહીં તો આમ હાલ્યા કરે, ભજન ગડબડ ગોટા પર બહુ મોટા છે. તેમાં દેહને યોગે કંઈ જે ગુણ પ્રવર્તતા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કંઈ ટળી જાય છે. અને કૃષ્ણને કંઈ પ્રવર્તતા હોય તે સદને સંગે કંઈ ટળે છે. અને કુસંગે કરીને જે કુસંગની વાત હોય એ સંતને સમાગમ કંઈ ધોઈ નાખે બધું કુસંગ તમે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બે કંઈ પણ ન ટળે તે તો કોઈ પૂર્ણ ભૂંડા સંસ્કારના યુગે કંઈ છે, માટે ટળવા ઘણા કઠણ છે. અને રજોગુણ તમોગુણના વેગ, એને રજોગુણ તમોગુણના વેગ એ બે કંઈ પણ ન ટળે, બે કંઈ ન ટળે તે તો કોઈક પૂર્ણ ભૂંડા સંસ્કારને યોગે કંઈ છે, માટે ટળવા ઘણા કઠણ છે. ઘણી વાર આપણને થાય જે ભજન સ્મરણ કરતા હોય એને કંઈક વિચિત્ર વિચારો આવે અને એ ટળવા ઘણા કઠણ છે. ભાઈ કે એનું કારણ છે પૂર્ણ સંસ્કાર છે. પૂર્ણ સંસ્કાર નહીં, ભૂંડા સંસ્કાર. પૂર્ણ ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને માટે ટળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્ણ સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? સીધો આ વાત ઉપર આવી ગયા. મલિન સંસ્કાર હોય તે કેમ ટળે? છે જ મલિન સંસ્કાર, હવે કેમ ટળે? ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો હોય, તો રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. અતિશય મોટા પુરુષ એટલે આનંદાનંદ સ્વામીની વાત કરે છે, તો એમનાથી કંઈ મોટા હોય ને એની વાત કરે. તો શ્રીજીમાં જ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ એટલે ગુણાતીત, બીજી વાત નહીં, ગુણાતીત સંત હોય એવા મોટા હોય, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય
એમને ના ટળે, રાજી લેવો પડે. જે અતિશય મોટા પુરુષ હોય પણ તો એ રાજીપો તો લેવો પડે, એમને હવામાં કાંઈ ના થાય. પણ થાય ખરું, આવા ભૂંડા સંસ્કાર હોય, મલિન સંસ્કાર હોય, એ નાશ પામે ખરા. પણ અતિશય મોટા પુરુષનો જોગ હોય અને પછી એને સમજીને વિચારીને એ જે વાત કરે છે એ ધારે અને આગળ વાત બને. તો શ્રીજી મહારાજ બોલ્યા જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કારો તો નાશ પામે. તો જે આપણને તો મળ્યા છે શાસ્ત્રીમાં, યોગીઓમાં, પ્રમુખ સાહેબ મહારાજ બધા મળ્યા છે, પણ કેમ ટળતા નથી? કેમ ટળે? તો એનો રાજીપો લીધો નથી. મોટા પુરુષ મળ્યા છે ખરા, પણ એનો રાજીપો લીધો નથી. જેવો છે એવો રાજીપો, સામાન્ય રાજીપો તો હોય છે. એ તો મોટા પુરુષ તો બધા ઉપર રાજી જ હોય છે, રાજી રાજી. પણ જે ખરેખર રાજીપો લેવો હોય એ રાજીપો થાય ત્યારે આ મલિન સંસ્કાર નાશ પામે અને શાંતિ શાંતિ થઈ જાય. અને મોટા પુરુષ રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય. રાખ હોય રાજા હોય. એટલે આ દ્રષ્ટાંતો આપે. બહુ દિન હતા એ ગુણાતીયાન દ્રષ્ટિ પડી ગઈ તો રાખ લાકડા ભારો વેચતા હતા, એમાં દિવાન થઈ ગયા. કેવી મોટી પદી પામે. અને એવા બધા ઘણા દર્શનાંતો છે સત્સંગ. તો પણ મોટા પુરુષ હોય, જેવા તેવા પુરુષની વાત નથી, અતિશય મોટા પુરુષ હોય અને એનો રાજીપો થાય તો કામ થાય. રાખ હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય. આપણે અમે આ બાજુ ગયા હતા ઉત્તર ગુજરાતમાં એક ગામમાં, ત્યાં એક હરિભક્ત હોય, યોગીઓ પાસે આવ્યા તે રાત્રે સપનામાં ધડાધડ આખો દિવસે બધું ભક્ત ચિંતામણી હરિલા કલ્પતરુ આ બધું વાંચે. આખો દિવસ 12 કલાક સારી પ્રવૃત્તિમાં જાય પણ તો રાત્રે ભૂંડા સ્વપ્ન આવે અને કોઈનો ટાંગો ભાગ્યો હોય, કોઈને માથું ઉડાડ્યું હોય એવા સ્વપ્ન આવે. અને 12 વર્ષથી એવા સ્વપ્ન આવ્યા કરે અને સુખ જ ના આવે. દિવસ બધી પ્રવૃત્તિ કરી અને રાત્રે યોગી આપણે દ્રષ્ટિ કરી સહી ગયું. એને સાચે દિલથી સાચા ભાવથી આ વાત કરી, અંતર ખોલી દીધું. યોગી આપણે દ્રષ્ટિ કરીને ટળી ગયા બધા. અને ગમે ત્યાં ભૂંડા પ્રાપ્ત રૂડા થાય અને ગમે ત્યાં તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામી જાય. એટલે ગમે તો વિઘ્ન આવવાનું હોય, દેહ કરીને જીવ બધું કોઈ પણ રીતે વિઘ્ન, મોટું વિઘ્ન હોય તે નાશ પામી જાય. નહીં તો આપણે ઘણાને એમ થાય કે આટલા સારા ભક્ત હતા કેમ આવું થયું, કેમ મૃત્યુ પામ્યા, કેમ મૃત્યુ પામ્યા. પણ એના ભલા માટે છે. એનું મોટું વિઘ્ન એ સંસ્કાર સાહેબ ભૂસાઈ જવાના હતા, એને અટકાવી દીધા મહારાજે અને આટલા પતાવી દીધું. એટલે આપણને દેખાય કે આને કેમ
મૃત્યુ કેમ આવું થયું કે પણ એ સ્થિતિમાં જે કરે છે ભગવાન કહે એવું સારું જ કરે છે, આપણને સમજાય નહીં દેખાય નહીં. પણ જો આપણે ગણાત્રા સાહેબ હતા, લક્ષ્મીદાસ ગણાત્રા રાજકોટના, તો શાસ્ત્રીમાના દર્શને ગયા. શાસ્ત્રીમાને કહું કે એક દિવસ રોકાવ, તો એમને કહું કે સ્વાઈ મારી નોકરી જશે, એક દિવસ રોકાય નહીં. શાસ્ત્રીમાં કહું કાંઈ નહીં થાય, રોકાવ. તો રોકાયા અને નોકરી ગઈ. પણ નોકરી ગઈ, પણ એ નોકરી ગઈ સારું થયું નોકરી ગઈ, કારણ કે પછી બીજા ધંધો કર્યો, પેટ્રોલનો ધંધો કર્યો, તો એમાં ઘણી કમાણી થઈ. હવે નોકરીમાં ટૂટ ટૂટ ટૂટ ટૂટ ચાલ્યા કરે છે, મહિને 200 જે પગાર હોય. પણ હવે નોકરી ગઈ અને મોટો વેપાર ધંધો કરવા લાગ્યા. તો જો એ આપણને દેખાય કે આ જો એટલે જ કટ કર્યું હોય તો એવું થાય. જો સ્વામીએ કહ્યું અને માર્યા અને નોકરી ગઈ આવું થયું. પણ મોટા પુરુષના સંબંધમાં આવે એથી ગમે થાય, ઊંધું છતું થાય, પણ સવરું જ પડે અને સારું જ થાય. પછી વરે આનંદનાથ સ્વામી પૂછ્યું છે, શું ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? હવે ઉપાય શું કરું તો મોટા પુરુષ રાજી થાય? ઉપાય એટલે પછી શ્રીજીમાં જ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે. બધું હવે મોટા પુરુષ બધું જાણે છે, અંદરનું બહારનું. તમે ના જાણતા એના કરતાં વધારે જાણે છે. હવે એની આગળ છુપાવવાની શું વાત? તો જે પણ એને એમ થાય કે આ મોટા પુરુષે આપણે એમને વાત કરીશું, એ બીજાને કહેશે, આમ કરશે તેમ કરશે, અને વિશ્વાસ ના રહે એટલે નિષ્કપટપણે વર્તાય નહીં. પણ જો પ્રથમ નિષ્કપટ વર્તે, જેવું છે એવું તમે જરાક પણ કપટ રાખે નહીં, બધી વાત કરી દે, તો પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે, ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કંઈ સર્વે નમતો રહે, તો એની ઉપર મોટા રાજી થાય છે. એટલે આટલું બધું કરવું પડે. આમ ગલી પચી કરે રાજી ન થાય. આપણે આમ સાઈન આમ કર્યું એમ રાજી થાય, બધું જાણે છે, એ નભાવે છે, આપણને રાજી રાખે છે. એમને રાજી કરવા માટે એ આપણને રાજી રાખે છે, આપણે ખબર પડતી નથી. પણ એટલે આવી ગોલમાલ ચાલ્યા જ કરે. પણ ખરેખર મોટા ભગવાન જાણે, ભગવાન જ છે એવું રાતે જાણે ને, અને બધું દિલ ખોલીને બધું વાત કરે તો કામ થાય. પછી પ્રથમ તો મોટા સંસાર નિષ્ફળ વર્તે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે. સર્વેનો ત્યાગ કરે એટલે અંતર તો રહે, અંદરમાં તો રહે, પણ ત્યાગ કરે એટલે મોટા પુરુષ આગળ એ પોતાનો સ્વભાવ લક્ષણ છલકાય નહીં તો કામ થાય. ને નારુપંથ નારા હતા વડોદરામાં ગાયકવાડના સરકારના, તો એમને એક હરિભક્તે એમની પાસે 100 રૂપિયા લીધા હશે, પણ આપી શકતા નહોતા એટલે આળાવરી તરી જાય એમને જુએ. અને નારુપંથ નાણાં આવ્યા
અને ગોપાલ સ્વામી સાથે એ હરિભક્ત બેઠા હતા. તો હરિભક્ત ગોપાલ સ્વામી એ હરિભક્ત ઊભા થયા અને જવાબ તૈયારી કરી. તો સ્વામી કેમ શું કામ છે, કેમ જાઓ છો? તો કે સ્વામી, નારૂપણ નારા પાસે મેં 100 રૂપિયા લીધા છે, હવે એ મને જોશે એટલે તમારી એમનેમ હોય તો અપમાન કરે તો વાંધો નહીં, તમારી આગળ મર્યાદા તોડીને અને મારું અપમાન કરશે. એ મારું અપમાન કરેનું ના નથી, પણ તમારી આગળ એ બધું કરે એ મને ઠીક ના લાગે, એટલે હું જઉં છું. મારા ગોપાલસિંહ કહ્યું, બેસ, કાંઈ નહીં થાય. અને નારૂપણ નાણા આવ્યા અને હરિભક્ત જઈને સીધા એની પર તૂટી પડ્યા. આમ છે તેમ છે, રૂપચો હરામખોર છે, અને સ્વામીની મર્યાદા રાખી નહીં અને બે ફામ બોલવા લાગ્યા. તો સ્વામીએ દ્રષ્ટિ કરી, અધિકાર આવો, બે શબ્દ બોલ્યા, અધિકાર આવો અને એને દેશ નિકાલ થયો અને બધું બધી મોટી કહાની છે. એવું થયું, મહારાજે આજ્ઞા કરેલી ગાયકવાડ સરકારને કે અમારા હરિભક્ત છે એને કંઈ વિઘ્ન આવે તો તમે દેશ નિકાલ કરજો, દેહાદંડ દેતા નહીં, એ બધું કહ્યું. એટલે એમાંથી ઉગર્યા. પણ નાનુપણ નાના એ મર્યાદા તોડી અને ગોપાલ સ્વામી આગળ ગમે બોલી ગયા. તો ગોપાલ સ્વામી દ્રષ્ટિ કરી, કુદ્રષ્ટિ કરી કે અધિકાર આવો, અને એમાં બધું મોટી કહાની થઈ ગઈ. એટલે અંતરમાં તો હોય બધા કામ ક્રોધ લોભ હોય, પણ મોટા પુરુષ આગર સંત આગર એ મર્યાદા તોડીને બેફામ વર્તે એની વાત છે. પણ અંતર તો જે મહારાજે કહ્યું, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે. તો ત્યાગ કરે તો પછી બાકી શું રહ્યું? પણ આવી રીતે કે મોટા પુરુષ આગળ જેમ તેમ વર્તે નહીં, અંતરમાં તો હોય બધા દોષો, અને સંતનો ગુલામ થઈને રહે. અને સંતનો ગુલામ થઈને રહે એ પણ ગુલામ તે વખતના જમાનામાં, પહેલાં જમાનામાં ગુલામ હોય એ નોકર શેઠ સાથે ચાલતો હોય અને કોઈ કાદવ કીચડ આવે તો હુઈ જાય અને શેઠ એના ઉપરથી ચાલ્યા જાય, એવી બધી ગુલામી આવી હતી. તો મહારાજે કહ્યું કે સંતને ગુલામ થઈને રહે, હવે તો બહુ મોટી વાત છે. પણ તોય ટૂંકમાં સંત આગળ કોઈ કપટ ન કરવું અને નિર્માની થઈને રહેવું, સંત મોટા સંતની વાત છે. તો આવું રહે તો બધું કામ થાય. અને અંતરમાં માન ટળે ભાવે રહે, માન ટળે ભાવે રહે એટલે જો આપણામાં માન તો છે જ, ભારો ભાર માન છે, પણ માટે ધારો આ બધા હરિભક્તો છે એને પગે લાગવાનું હોય તો માન ટળે ભાવ એટલે પાનને દાબી દઈ અને પગે લાગવું, જયસ્નાન કરો બધા, એટલે માન ટળે ભાવ કહે. ભલે માન છે પણ આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે આ રીતે રહે, એટલે માન ટળે ભાવે કહેવાય. કે છે માન તો છે પણ ટળે ભાવે, એટલે જ્યાં આ માન રાખવું જોઈએ ત્યાં ના રાખે અને એવી રીતે વર્તે, એ વાત છે. અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહ કંઈક સરળે નમતો રહે. બધા જે સ્નાન બોલે જે બધું હોય બધું
अंतर भले मान होए पर तो ऊपर से

अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान साई महाराज ने जय, भगवत जी महाराज ने जय, शास्त्री जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख साई महाराज ने जय, प्रमुख साई महाराज अक्षर डेरी शाश्वत बंधु महाराज स्वामी नु छे, अपना माँ बाप छे, ये पृथ्वी पर आया अने अनंत नु बद्धा नु काम थई गयु। जो भगवान ही ना आया हो तो आप डोलम डोल એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યો, બધું કર્યું, પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા। જો આપણે એક પ્રસંગે એક જયંતિ બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મળાય એવું નથી, પણ આ બધાને હાર પહેરાવ એમ માની લેજો। એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું અશક્ય છે, બધાને, પણ અંતરમાં ભાવના રહેશે બધાને મળીએ, એક એકને મળીએ, પણ હવે અશક્ય છે, સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી, એવું બધું બની ગયું છે। એટલે પણ માની લેજો બધા બધાને, બધાને મળ્યા છે આપણે। અલૌકિક દ્રષ્ટિએ, દીવ દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે, એટલે આત્મા તો આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી, એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી, અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી, એટલે એમની પંક્તિમાં આપણે ભરવાને, આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે, પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે। માયા પર થઈને બેઠા છે, મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, હરિભક્તો કોઈ મનુષ્ય નથી, અને અમે જે આ વાત કરીએ છીએ જીભ જાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી, પણ વિમુખને તો તલ માત્ર છે એ મેરું જેટલું લાગે, આવું છે। એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે, મારા સંબંધમાં આવ્યા, મહારાજની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે, બધા

અને આમાં દોષ પરઠીએ એ આપણી ખામી કહે. અને એટલે માને કે કોઈ મનુષ્ય નથી. આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તો કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તે વાત નથી. સત્સંગ કેટલા જન્મના પુણ્ય, જન્મના પુણ્ય ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે આ અત્યારે સગાવાલા છે બધા, આ જન્મમાં તો બરાબર છે, બીજે જન્મે બધા ભેગા થવાના છો. કોઈ ક્યાં, કોઈ ક્યાં, કોઈ ક્યાં, એટલે તો એ બધું ખોટું છે. સાચું આ સત્સંગ જે આપણને મળ્યો, સત્સંગનો વારસો મળ્યો, સત્સંગ કરીએ છીએ, એ જ બધું સાચું છે. એટલે મહારાજે તો ખૂબ મહિમા કર્યો. મહારાજે કહો અનંત બ્રહ્માંડનો રાજા હોય, એક બ્રહ્માંડનો રાજા એટલે કેટલું કહેવાય. આઇન્સ્ટીન ને ન્યૂટન ને બધા આવી ગયા એક બ્રહ્માંડ. મૃત્યુલોકમાં જ આવી ગયા તો, અને 14 લોક છે. અને બ્રહ્માંડ તો અણુ અણુ જેટલા છે ભગવાનની આગળ. એક અણુ રાઈનો દાણો હોય એની અંદર બધું 14 લોકને બધું આવી જાય એવા. એટલે મહારાજ ખાસ આપણને અહીં પધાર્યા તો આપણને મનુષ્ય જેવાય બનાવ્યા. નહીં તો મહારાજ કે એક એકને સામર્થ્ય આપે તો બ્રહ્માંડો તોડી નાખે હોય. એટલે મહારાજે છુપા રહ્યા અને આપણને છુપા રાખ્યા. કે મૂળ છે સ્વભાવ ટાળવાનો છે, વાસના પ્રકૃતિ ટાળવાની છે, બીજું બધું પહોંચી રહેશે અને આ નહીં થાય. એટલે મહારાજે આ બધી યુક્તિ કરી છે. આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચું ચું કરીએ. અને બહુ મોટું કામ થયા સત્સંગ જઈ રહ્યા. સત્સંગ જેને મળ્યો અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી. ભલે ગમે હોય, અમે યોગી આપા ભેગા ભાદરા હતા. ભાદરા ઊંડ નદી ત્યાં વળે છે મોટો. પછી યોગી આપા કહે કે આ દેવો અહીં આટા મારીને જતા રહે. તો અમે કહ્યું કે અહીંને પગે લાગતા કેમ નથી, આટું મારીને જતા રહે. તો સ્વામી કહે કે ચોકી છે, આવી જ ન શકે. એટલે આ બહુ બહુ મોટી વાત છે. આપણને મળી ગઈ છે, સહેલાઈ છે, મળી ગઈ છે. ગમે એટલું આપણે પુણદાન ગમે એટલું કર્યું હોય પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન. હવે 1,00,000 પાઉન્ડની વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં. તે એને જેવું નથી. આપણે સાવ મફત મળી ગયો સત્સંગ. મારાની દ્રષ્ટિએ સાવ મફત. પણ હવે આપણી ફરજ છે કે એને દ્રઢ કહીને રાખવી. આપણે કાણું પાકીટ રાખવું નહીં નીકળી જાય સત્સંગ. અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ. આપણે તમને કોઈ હરિભક્તો હરિભક્તો કે અને તમે મહારાજ સાંઈને મૂકી દે આવું થાય.
તે દી બહુ કાચક કહેવાય, એટલે એટલું રાખવું. સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં. સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું. હવે કેટલા જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય. એમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય, પછી એક કંઈ ભૂલ થાય ને દીવારું ફૂકે, એના જેવું થાય. સત્સંગ તો ગમે એમ કહીને આ ખાસ ભલામણ, સત્સંગ મુકતા નહીં. એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે આમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય? સત્સંગ મૂકી દઈએ, અને મૂકી દઈએ એવો નહીં, ગારો દઈએ. જોખી જોખીને પાંચ મણની દસ મણની, તો જે આ કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે મહારાજના વખતથી, સત્સંગ જે રાખ્યા છે ગમે એમ કહીને રાય રાય હાલ બેહાલ થઈ ગયા હોય, પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ, સત્સંગ છે બધું જ છે. સત્સંગ ગરે બીજું બધું ગયું, ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય, આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી હોય તો અનંત બ્રહ્માંડનો રાજા, પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણને સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. અનંત બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ આ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાંથી સત્સંગ જતો રહે, એ બધું નહીં કહે. આપણે બે પાઉન્ડ દસ પાઉન્ડ હોતે કેટલું સાચવીએ. બોલા અમારે દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રહે, અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને બસમાં તો પંદર પાંચ કલાકે હાથ ઓટોમેટિક જાય. તો એટલે આ હજાર પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગ, સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા. આમ બહુ કાચું, એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે, ભગવાન છે, અને ભગવાન છે એટલે આપણું બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય, એટલે આપણે આ સત્સંગ દ્રઢ. માન અપમાન થાય ગમે થાય, પણ સત્સંગ મૂકતા નહીં, સત્સંગ દ્રઢ કહી રાખે, એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે, એમના વખતમાં યોગી આપણ શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામીમાં કેટલો દાખલો કર્યો, અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રિસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ, એવું ના કરું. દાસના દાસ થવાનું છે. તો સત્સંગની બહુ મજા આવે છે, દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો એ ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્યતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય, અને સત્સંગ આજે તમે ડીલ કરો છો ને, બે બિઝનેસમેન હોય તો આમ આમ આમ નથી કરતા, ગરમ આ માલ લેવો તો લઈ લો ને તો ગેટ આઉટ. આપણે પગે લાગીને
કેટલી ગરજ રાખે છે, તો સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રીહરિ તેને મેરુ સમાન માને છે. હરિભક્તો એટલે અમે તો બાકાત રહી ગયા. સંતો બધા માટે છે. હરિભક્તોમાં હરિના ભક્ત, જે હરિના ભક્ત એ બધા માટે જ છે. વસ્તુ હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય, શુદ્ધ ભાવ હોય, જેમ શુદ્ધતા હોય હૃદયની, મનની શુદ્ધતા હોય, અને પછી બીજા થોડા ગુણ હોય, બહુ ઝાઝા ના હોય, તો એ મહારાજ કે એ ચડે. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રીહરિ તેને મેરુ સમાન માને છે. એટલે શુદ્ધ હૃદય, શુદ્ધ મન, શુદ્ધ હોય એ અગત્યનું છે. એને એના માટે માર્ગ ગણાય. બીજા બધા બીજી બધી પ્રવૃત્તિ બીજું બધું હોય એ મારા ગણે, પણ થોડુંક જ. પણ શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ હોય એ ચડે. ખાલી એક જ શુદ્ધ ભાવ હોય, બીજું કાંઈ ના હોય, તો એ મહારાજ મેરુ સમાન માને છે. સમજ્યા? ભયો ભયો શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ, મનની શુદ્ધિ હોય, થોડુંક જ હોય, થોડુંક, પણ બીજા બધા ઘણા ગુણો કરતા વધી જાય. તો બીજા બધા ગુણો હોય પણ થોડાક જ હોય, ઝાઝા હોય, પણ હૃદયની શુદ્ધિ હોય જરાક જ, એ મહારાજ મેરુ સમાન ગણે છે. મેરુ એટલે આપણા હિમાલય કરતાં 10 ગણું મોટું, 10-100 જે એના કરતાં મોટું. એટલે મહારાજ હૃદયની શુદ્ધિ હોય, મનની શુદ્ધિ હોય, એને મેરુ સમાન ગણે છે. એટલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર એ બધાને કાઢવા માટે પ્રયત્ન અપનાવવા, ભેગું કરવાની, એ બધું કાઢવાનું છે. તો હૃદયની શુદ્ધિ થાય, કામ ક્રોધ એ બધું બગાડી નાખે. તો બીજી ઘણી બધી સેવા હોય, બધું હોય, પણ કોઈની કિંમત થઈ જાય. તો હૃદયની શુદ્ધિ વધારવી, હૃદય એક જોવું કઈ રીતે હૃદયની શુદ્ધિ વધે છે એ મનમાં ધારવું, અને પછી એ પ્રમાણે કરવું. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું, બસ આ શુદ્ધ અંતઃકરણ શુદ્ધિ જે મહારાજ પહેલા કહીને, થોડોક જ શુદ્ધિ હોય અને બીજા બધા ઘણા બધા દોષો હોય, બધું માર્ગ ગણતા હોય, તો શુદ્ધિ દાસ ભગવાનના દાસના દાસ થવો એ શુદ્ધિ શુદ્ધિકરણ તમારી થાય. ભણાડું જેટલા જીવને સંબંધે કહીને શુદ્ધિ થઈ. જે હરિભક્ત હોય તેને એકબીજાના દાસ થઈને રહેવું,
ઘણા બાળકો બોલતા હતા, એમાં એક વાત આવી, એકબીજાને દાસ થઈને રહેવું. બહુ સહેલું છે એકબીજાને દાસ થઈને. આ ઘરમાં ઘરું છે, ઘર દેખાય સહેલું, બોલવામાં ફરાક દેને બોલી નાખે, પણ વર્તવાનું આવે ત્યારે કેટલી બધી ઘોંચ બધી નીકળી, અંદરથી બધી ઘૂંચો નીકળે અને શુદ્ધ થતું જાય ત્યારે દાસ થાય. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. જો આ શુદ્ધિકરણ માટે જીવની શુદ્ધિ, અંતરની શુદ્ધિ, મનની શુદ્ધિ, આ બધા માટે દાસ થઈને રહેવું, એકબીજાને દાસ થઈને રહેવું. જે બોલવામાં સહેલું છે પણ કરવામાં બહુ અઘરું પડે છે, બધી કેટલી ગાંઠો મનમાં હોય બધું છોડવી પડે, બધા કોઈ માટે રાગ દ્વેષ રહે નહીં, એ બધું કરે તો એક જરાક જ ગુણ હોય, આવો ગુણ હોય દિલની શુદ્ધિ કરણ માટે, તે ચડી જાય. બીજા આનંદ દોષને બધું મહારાજ ગણતા નથી. જેમ આ દેહ અંદર બહાર નકશી મરીન છે, પણ અણુ જેટલા જીવને સંબંધે કરીને શુદ્ધ દેખાય છે. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. મહારાજને આ ગમે છે, એકબીજાના દાસ થઈને રહેવું એ ભગવાન પાસે તમને લઈ જાય. આ ગુણ એકબીજાના દાસ થઈને રહેવું એ તમે ભગવાનની પાસે નજીક ને નજીક પહોંચો, નહીં તો આમ બાજુમાં જ હોય પણ લાખો ગૌ છેટો બાજુમાં જ હોય એ એ રીતે ગણતરી કરવાની નથી. પોતાના મનમાં પોતાને અધિક માનવો નહીં, હવે તો હોય છે રહે છે, પછી કરવું શું? પોતાને અધિક ના માન કરવું છે હજામત, એટલે પોતાને અધિક માને ત્યાં બધી બાજી બગડે, ગંદવાળ ઊભું થાય અંતઃકરણ. પોતાને અધિક માનવું નહીં, દરેકને આવું રહે, પોતાને અધિક માને, ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કરે પણ પોતાને અધિક તો માને જ. પોતાના મનમાં પોતાને અધિક માનવું નહીં, અધિક મનાય તેટલો કુસંગ ગણાય, ઠેઠ કુસંગમાં નાખી દીધા. બીજું બધું બીજા બધા ઘણા ગુણ હોય બધું તો કુસંગ, જો પોતાને અધિક માને કુસંગ, ભયંકર કુસંગ મરણની દ્રષ્ટિએ. પોતાના મનમાં પોતાને અધિક માનવણી, અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ભગવાન અને સંત ભેગા રહે ને મતી ન ફરે. ભગવાન સંત મહારાજ ભેગા કેટલાય રહેતા હતા, સાથે સાથે ફરતા હતા. બોલો તમારે સુક્કા મહારાજ, તો મહારાજ પાસે રહ્યો 200 મણ સાકર ખાઈ ગયો, એટલે એટલા બધા લાડુ ખાઈ ગયા મહારાજ ભેગા રહે. પણ તો મહારાજને અમથો અમથો કે મહારાજ કે મહારાજ તમારે ગામે કેમ આવતા હે, બીજા બધાના ગામે જાઓ છો, મારે કે આવીશું ધીરજ રાખ. પણ પછી મહારાજે એકવાર ટેલ નાખી કે સુખા મહારાજ નામ હતો, સુખા મહારાજના ગામે જવું છે અને એને એની રસોઈ લેવી છે. તો
એ તો સુખા સુખા મારે તો કહેતો હતો, હું આપતો આપતો કહેતો હતો, મારે સાચે સાચ આવ્યા. પછી મહારાજ ગયા એને એના દ્વારે કેટલી મોટી કેટલા મોટા ભાગે, પણ તો એક છોકરાને મોકલ્યું અને કહે કે સુખા મહારાજ નથી, બહાર ગામ ગયા છે. કેવું કહેવાય? એટલે કોરાન કોરા રહી ગયા, એટલે ભેગા રહ્યા 200 મણ સાકર ખાઈ ગયા, એટલે એટલા લાડુ ખાઈ ગયા. અને પણ તો સુખ મહારાજ સુખા મહારાજ નહીં, સુક્કા મહારાજ કહેવાય. એટલે ભગવાન સંત ભેગા રહે ને મતિ ના ફરે એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે, પોતાના ગમતામાં નહીં, પોતાના ગમતામાં બધા કરે છે. તમને જે ભાવે જે રીતે સેવા કરવી એ રીતે કરો ચાલે, મારે એ ગણે છે. ભગવાનને અર્થે એક તલ માત્ર કરે તો મહારાજ મેરુ સમાન માને છે. એ તો બધી વાત જુદી, મહિમાની વાત જુદી, પણ આપણને શુદ્ધ બ્રહ્મરૂપ થવું છે એની વાત જુદી. ને મહારાજ કે ભગવાન સંત ભેગા રહે ને મતિ ન ફરે એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે. કોઈ વખાણે તોય છક ના આવે, કોઈ વખાણે તોય છક ના આવે, આમ કોલર ઊંચો કરે એવું નથી. કોઈ વખાણે તોય છક ના આવે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. આ બધું જ મહારાજે વીણી વીણીને આપણા દોષો દેખાય, ત્યાં દોષો સામે નજર રાખી પોતાનામાં દોષ છે એવું તો કામ આવે. બીજા વખાણે વખાણ, આજે વખાણે કાલે કુ વખાણ, એને કોઈ મેળ નહીં. એ તો રંગી ઢંગી ખાતું છે, પણ ભગવાન ગમતામાં રહીએ એ મુદ્દો છે. એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતા, સંતના જે ગમતામાં વર્તે, કોઈ વખાણે તોય છક ના આવે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય બધું જાય. આ ઉપરાંત જે આપણે આપણામાં ગુણો હોય અને એ ઉપરાંત જે મહારાજ કે બીજા ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. માન બધું કચરો છે. અને એક માન જેમાં પડે જેમાં પડે, લિક્વિડ હોય દૂધ હોય ગમે હોય, પણ માનનું ટીપું પડે બધું બગડે. તો પણ તેનું માન ના આવે. ભગવાનને સંત ગમે તે મોટપ આપે, જો ભગવાન સંત ગમે તે મોટપ આપે એ તો એમનો ધંધો જ છે. આપણે તમને વખાણવા એ ખોટી મસ્કા નથી, એ તમને આગળ લેવા માટે કરે છે. તમે કાચા પડતા હો તો મારા થોડું વખાણે લિફ્ટ મળી જાય, એટલા માટે. એમ ભગવાન જે કરે બધું સારું જ કરે છે, એટલે વખાણે ન વખાણે બધું સારું, એમાં હિત આપણું હિત જીવનું હિત સમાયેલું છે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સ્મૃતિ વગેરે ગુણો હોય ને બીજા પણ
સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. ભગવાનને સંત ગમે તે મોટા પાપે તથા મોટા મોટા રાજાઓ અને પ્રજા ચરણમાં આવીને પણ નમે, છતાંય સંત હરિભક્તોનો કિંકર દાસ થઈને રહે એની મતિ ક્યારે ફરે નહીં. એ આપણે સત્સંગ મૂકી દે પાછો લે ને એ બધો ધંધો ના કરે, એ બધામાંથી બાકાત રહે અને શુદ્ધ સત્સંગ હંમેશા દિલમાં એવું સ્થપાઈ ગયું હોય, ગમે એવું કરે તો એ સત્સંગ મૂકે નહીં, એનું બધું કરે તો કામ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.

0: श्री स्वामीनारायण भगवान नी जय। स्वामीनारायण हरे स्वामी वात करी जे जीवनी अवराई ते शू कहिए, ते जीव ज जी आपे पोते पोतानो विचार करिए तो ऊंडो अंतरदृष्टि करिए तो खबर पड़े के આપણે કેવા છીએ। તો સ્વામીએ કહ્યું કે જીવ તે જીવ જ, એની અવરાઈનો પાર નથી। જીવ તે જીવ જ તે કહ્યું છે જે, ઊંટ તો સગડે અંગે વાકું, ઊંટ સગડે અંગે વાકું। બધા 13 હાદા છે પણ બધા આળાવરી ડોલે, કોઈ મેળની ઊંટની સવારી કરી હોય એને ખબર પડે। ઊંટ તો સગડે અંગે વાકો, એવો જીવ અવરો, એટલે જીવ એટલે એટલો અવરો છે। તો આપણે પોતાનું તપાસ કરીએ, આપણે બધા પોતાના મનમાં એમ જ માન્યું છે કે મારા જેવો કોઈ નહીં, પણ તપાસ કરીએ તો ખબર પડે કે કેવો છે એવો જીવ અવરો। વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાને સારું કરવું છે। લંબકર્ણ પણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે, આપણા બ્રહ્માંડમાં આવ્યા છે, અને આપણને સંત દ્વારે અથવા સત્પુરુષ દ્વારે બધા લાભ આપે છે, પણ એને તો જીવનું સારું જ કરવું છે, એટલા માટે જ આવ્યા છે। જીવનું મોક્ષ કરવો છે એટલા માટે જ આવ્યા છે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, અંતરમાં ટાળું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, શેક એકદમ બધું અંતર ટાળું હોય, સ્થિર પાણી હોય એના જેવું હોય, પણ કોઈ કાંકરો નાખે તો ભડકો થાય, અને બધી પથ્થરો નાખે તો કેટલો મોટો ભડકો થાય। એટલે આપણી ક્યાં ભગવાન, ક્યાં આપણે, ક્યાં સંત પ્રમુખ સાહેબ મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીઓ હોય, ક્યાં એને, ક્યાં આપણે, બધું જોઈએ ત્યારે ખબર પડે, નહીં તો ઉપરથી તો બધા સરખા લાગે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, અંતરમાં ટાળું હોય ને કોઈ વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે। એ જ્ઞાનથી એવી સમજણ આવે, એક તો મહારાજ સ્વામીનું જ્ઞાન હોય ત્યાં તો બધું ઘણું બધું આવી જાય, કેટલી સ્થિરતા આવે, કેટલી એકાગ્રતા આવે, અને પછી આપણે પોતા આપણે સમજણ હોય, સમજણ કરીને બધું ઘણું બધું થાય, સમજણથી બેલેન્સ થઈ જાય, આપણું ઊંચું નીચું થાય। જે ઊંઠનું દ્રષ્ટાંત આપણે લંબકર્ણ દર્શાવે, એટલે એટલે એવા આપણે છીએ, પણ જ્ઞાન હોય તેનાથી સમાધાન થાય, બધું સરખું રહે, અને સ્થિર પાણી જેવું આપણે રહીએ। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય, ભગવાન ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય, તે પોતાને પૂર્ણ કામ માને, ને તેને બીજાના સંગની અપેક્ષા ના રહે। ભગવાન સંત મહારાજ સ્વામી સત્પુરુષ મળ્યા એની કોઈની અપેક્ષા ના રહે, ઉપરથી દેખાડે બધા ગરજ બધીને ગરજ રાખે આ રાખે, પણ અંતરમાં તો કોઈ અપેક્ષા કોઈ મારે કાંઈ જોઈ જ નહીં, મહારાજ સ્વામી મળ્યા છે તે બધું આવી ગયું। સ્વામિનારાયણ હરિએ સ્વામી વાત કરી છે, ભગવાન અને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંઘની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત છે, જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય, હવે ગુણાતીતાન સ્વામીને વખતના 100 કરોડ મણ દાણા એટલે અત્યારે તો બધા મોટા મોટા ભંડારની વાત થાય, એટલે જેના ઘરમાં 100 કરોડ દાણા હોય, સ્વામી તો કરોડ સિવાય, લાખ ને કરોડ સિવાય બીજી વાત જ નહીં. તો સહેજે એમને કંઈ ગોઠવણી કરી નથી, સહેજે બોલ્યા છે કે ભગવાનનો મહિમા કેવો હોય એની વાત કરે છે. એટલે સહેજે બોલ્યા, જેના ઘરમાં 100 કરોડ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય, આજે 100 કરોડ સ્વામીના વખતના 100 કરોડ રૂપિયા એટલે આજે તો કેટલા બધા થાય. જેના ઘરમાં 100 કરોડ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ના લાગે. ક્યાંથી લાગે 100 કરોડ દાણા, 100 કરોડ રૂપિયા હોય તેને કાળ પડે તો પણ મરવાની બીક ના લાગે. વળી બીજું દ્રષ્ટાંત છે, 2000 બખતરિયા ભેળા હોય તે લૂંટાવાની બીક ના લાગે. હવે આપણે બધા મોટા મોટા મિનિસ્ટરોને પ્રધાનમંત્રીને એ બધાની 4-5 જ ગાર્ડ હોય, બીજા બધા હોય, બીજા બધા છેટે હોય પણ, અને આ 2000 બખતરિયા હોય. બખતરિયા એટલે એને બધા સજ્જ થયેલા હોય ઢાલ તલવારથી, અને બધું હવે એની વચ્ચે આપણે હોઈએ, 2000 બખતરિયાની વચ્ચે ક્યાંથી ભીગ લાગે લૂંટાવાની મરવાની. તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને ભીક નહીં, તેમ મહિમા સહિત નિશ્ચયવાળાને ભીક નહીં. મહિમા તો હોય જ, ભગવાન સંતનો મહિમા હોય અને તેને મરવાની ભીક ના લાગે. નિશ્ચય મહિમા સહિત નિશ્ચયવાળાને ભીક નહીં, ખાલી ખાલી નિશ્ચય નહીં પણ મહિમા સહિત નિશ્ચય હોય તેને ભીક નહીં. એ તો પોતે સ્વતંત્ર હોય, હિન્દુ અંતઃકરણના પેજમાં આવે નહીં, પોતે સ્વતંત્ર હોય. બહારની વાત નથી, બહારથી તો જો બોચાસણના કાશીદાસને પણ જેલ થઈ, એટલે બહારની વાત તો નથી પણ અંતરકર્ણમાં એ સમજણ એવી દ્રઢતા હોય કે એને મહિમા હોય અને ભગવાનનો નિશ્ચય હોય, મહિમા સહિત નિશ્ચયવાળાની બીક નહીં, બીજા બધાને તો હોય. એટલે અંતરકર્ણમાં મહિમા હોય, બહાર તો દેશકાળ પ્રમાણે બધું હોય પણ અંતરમાં મહિમા રહે, મહિમા સહિત નિશ્ચય હોય તો કોઈ બીક નહીં. એ બધો અંતઃકરણ બધા જીવ પોતાને વશ છે, અને મહિમા ખરેખર હોય તેને બીક નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો બધામાં જ્ઞાનની વાત આવે એવી સમજણ કેળવે અંતરે સુખી છે. ગુણાતીતાન સ્વામી પ્રાગજી ભગતને જાગા સ્વામીને મળતા તારે વાત શું કરે, અંતરે સુખી છો ને, અંતરે સુખી છો ને, બહાર તો કેટલી બધી ઉપાધિ હતી, ઉપાધિનું પાર નહીં પણ અંતરે એટલે એવી સમજણ કેળવી છે, એવી દ્રઢતા કેળવી છે તો સુખી. બીજી બહાર બધું હોરી હરગે તો સુખી. પૃથ્વીનું રાજકાય ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીને પેઠે બંધાય, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. જો બીજા બધાને બંધન થયું, અને બંધન જ્ઞાન હોય પોતાને બ્રહ્મરૂપમાં ને બીજાને બધાને બ્રહ્મરૂપમાં ને તો બંધાય નહીં, બીજાને પણ બ્રહ્મરૂપ માનવું પડે, પોતાને એકલાને નહીં બીજાને બ્રહ્મરૂપમાં ને. જો શ્રીજી મહારાજ મંદિરના 63માં કહ્યું છે આ બધા બ્રહ્મની મૂર્તિઓ છે, તેમાં લગાડે એક દોષ પરઠવાની. તો આપણે ખરેખર બ્રહ્મરૂપ થયા હોય તો બીજાને બ્રહ્મરૂપ મનાય, નહીં તો આપણામાં એટલી ખામી. બીજા બધા બ્રહ્મની મૂર્તિઓ છે એવું મનાય. એટલે સ્વામી કહ્યું પૃથ્વી રાજ કરે ન બંધાય તો જ્ઞાન થાય, તો એટલે આવું જ્ઞાન મહારાજ સ્વામીને અને પોતાના આત્માને અને બીજાને આત્મા એવું જ્ઞાન હોય તો ન બંધાય. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજી, ભરતજી કેટલા મોટા હતા, બધું અને પણ રાજપાટ ત્યાગ કરીને વનમાં ગયા પણ તોય બંધન થયું. અને યોગી બાપા કહેતા કે બંધન શા માટે થયું, કે સત્પુરુષનો જોગ નહીં, અને સત્પુરુષ ગુણાતીત એ સમજણવાળા હોય. જંગલમાં રહે અરે વનમાં રહે વસ્તીમાં રહે તો પણ એને બંધન ના થાય, એટલે એવી સમજણવાળા હોય એની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાજી પડે, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરું સ્તુતિ કરી તે ભગવાન રક્ષા કરે. એટલે દેહના દુઃખ હોય અને અંતઃકરણમાં સમજણ હોય તો પ્રશ્ન જ નહીં, પણ દેહના દુઃખ આવે એટલે મારે કંઈક નાનું છોકરું હોય તે મા બાપની કોટે બાજી પડે, એમ આપણે ભગવાન ભરતજીને પેટે તે એટલે આપણે કોટે બાજી પડવું, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું સ્તુતિ કરવી તે ભગવાન રક્ષા કરે. તો ભગવાન વિશ્વાસ હોવો જોઈએ દ્રઢપણે કે ભગવાન રક્ષા કરશે જ, એવો વિશ્વાસ હોય તો આગળ કામ થાય. વિશ્વાસ ના હોય તોય ભજન કરે બધું કરે તોય કામ ના થાય, વિશ્વાસ ભગવાન કરશે જ અને જે રીતે કરે એ માન્ય થાય. ખાલી દેહની રક્ષા કરે એવું જ નહીં, બધા ઘણા આપણા હરિભક્તો બધા દેહની રક્ષા ન થઈ તોય નિષ્ઠાની નિષ્ઠા બાદ આવ્યું નહીં, તો જે એવી પ્રકાર અને આપણે બધા સમજણ થઈ રહ્યા છે ને આપણે એની આગ એથી આગળ વધી રહ્યા છીએ. સ્વજન સ્વામ મહારાજની જય.
1: ટેકનોલોજી અને આ બધું તમારી સાથે છે એટલે આ બધું કરીશું તો આપણું કામ અત્યારે ઘણું બધું આગળ વધ્યું છે, એવું નથી એવું નહીં. કાલે હું પૂછતો હતો અહીં બધા આટલા બધા હરિભક્તો બધા જોયા ને, મેં કહું હ્યુસ્ટન કે નજીકના એરિયાની અંદર આટલા બધા માણસો ભેગા થતા હોય અને આવી રીતે જમતા હોય એવી એક પણ સંસ્થા છે કે એક પણ નહીં? તો વે વી એપ્રિશિએટ તમારા બધાનો દાખલો છે અને તમારો, પણ એટલેથી અટકવાનું નથી, એટલેથી આપણે અટકવાનું નથી. હજુ ગો ડીપ, હજુ આને વધારે અમેરિકન સ્ટાન્ડર્ડવાળું કેમ બને એ રીતે બધું આધ્યાત્મિકતાને રીતે વિચારો. હજુ બધું હકરડખર ઘણું ચાલે છે, અહીં ઘણી વાર જાહેરાત કરવી પડે કે ફલાણા નંબરની ગાડી ઓછી પાર્ક થઈ છે. અમેરિકામાં ક્યાંથી આવ્યું? બીજે ઇન્ડિયામાં તો આવે, પણ તમે બધા રાત દાડો અહીં રહો છો, આ બધી ડિસિપ્લિનમાં ટેવાયેલા છો ને ખોટી ગાડી પાર્ક થઈ, એવું ક્યાંથી બેઠું અહીંયા આગળ બધું? પણ ક્યાં તો પાર્કિંગવાળા આગા પાછા હોય, ભાઈ એ બધા આગા પાછા ક્યાંથી થાય છે? એ બધું ચાલતું છે અમેરિકામાં? હવે બધું એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જાઓ, અહીંના લોકોનો એક ગુણ લો કે કેટલું બધું વ્યવસ્થિત તંત્ર બધું ચલાવે, તો એ કરો. આરતી થતી હોય એક માણસ આરતીમાં હાજર ના ન બનવું જોઈએ, તેનું નામ આરતી કહેતો બે પાર્કિંગમાં બેઠા હોય એમને. અરે પાર્કિંગમાં બેઠા હોય પેલો સુરેશ બેસે ને એને કહેવાનું એને કહેવાનું કે ગાડી ગાડી ઊભી રાખવાની અને આરતી કરવાની. ત્યાં આગળ રસોડામાં કહી દેવાનું મહિલા મંડળને કે રસોડી બંધ કરી દેવાની અને આરતી કરવાની. પણ દાર બંધ કરવી કે દાર હલાવવી, નહીં તો ચોટી જાય, તકલીફ થાય. દૂધપાક હલાવો પણ રોટલી બંધ કરી દેવી. તો આ મેઇન વસ્તુ છે, નહીં તો તમે વ્યવહાર પ્રધાન થઈ જશો. તમે પછી અર્થ પ્રધાન, બસ પૈસા જ ગણ્યા કરો, બસ પહોંચો ફાડ્યા કરો. તે પહોંચોથી કામ નહીં થાય એટલું યાદ રાખજો. ફક્ત પહોંચોથી કામ નહીં થાય, જો પહોંચ વગર ચાલવાનું નથી, પૈસા વગર ચાલવાનું નથી, રોટલી વગર ચાલવાનું નથી, દાર વગર ચાલવાનું નથી, પણ બે જ આ છે. એટલે એ ભૂલવાનું નહીં, એ રીતે સ્ટાન્ડર્ડ ચાલવાનું. આરતી થાય એટલે બધું સ્ટોપ, બાલ મંડળ આ તે. મેં તો બધા મંદિરમાં કહ્યું બધા રસોયા બસોયા બધાને જોડી દો અંદર, કોઈ મજૂરી કરે એને જોડો, ત્યાં આગળ બધાને જોડો, બેહાડો અંદર. તો આપણે એ કરવા માટે આવ્યા છીએ, ભગવાનને બધા બધી મનવારો ભરવાની છે, તેમને એમ થોડી ભરાવવાની છે. એટલે બધા જાગજો, આ બધું એ સ્ટાન્ડર્ડ બધા વિચારો, ડલાસવાળા ડલાસમાં વિચારો, એ રીતે બધા કરો. એમ પ્રભાવ પડશે એનો કે નહીં, બરાબર. આપણે સમજીએ છીએ કે આરતીથી તો બધા એ ના આવી શકે, એ સમજાય એવું છે. પાર્કિંગ વાળો કૂદી ના આવે ને ત્યાં ગોટારા થાય, બધું એ ના ચાલે. પણ ત્યાં ત્યાં ઊભો ઊભો આરતી ના કરાય તો ક્યારે કરશો? આરતીમાં પ્રવૃત્તિ હતી તો પ્રવૃત્તિમાં જ ભજન કરવાનું છે. અને આ બધું જ કરવાનું, બધા રીતે કરવાનું, વેપારમાં કરવાનું, નોકરીમાં કરવાનું, ટ્રાવેલિંગમાં કરવાનું, કરવા. અને આ લખ્યું છે, હું ખાલી મારા શબ્દોમાં વર્ણન કરું છું, પણ શ્રીજી મહારાજમાં કહ્યું છે કે ખાતા ને પીતા, નાતા ને ધોતા, હાલતા ને ચાલતા, શુભ અને અશુભ સર્વ ક્રિયાને વિશે કોઈ ક્રિયા બાકી રહી? મેં ભગવાનનું ભજન કરું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, વૃત્તિ રાખવાની તો અમુક થઈ શકે એવું છે. અને આવું ઘણી સંસ્થામાં આપણે જોયું છે, એટલે આ તમને કહીએ છીએ. એટલે બધી રીતે આપણે જાગૃત થવાનું છે, એટલે સત્સંગ કરવાનો છે અને કરાવવાનો છે, વ્યવસ્થિત કરવાનો છે અને વ્યવસ્થિત કરાવવાનો છે. એને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નિયમ ધર્મની વાત તો એવી છે, જો આપણે મનમાં થાય કે મારે આ નિયમ ધર્મ પારો, ગમે એમ થાય તો પારવા છે, કેમ પારવા છે? કેમ કે શ્રીજી મહારાજના આપેલા આ નિયમ છે, બીજા કોઈના નહીં. ફાઇનલ ઓથોરિટી એને આપ્યા છે. એટલે જો આ પ્રેસિડેન્ટનો એક વાક્ય આવે તો બધા વિચાર કરે. એમ શ્રીજી મહારાજના એક વાક્ય ધર્મ નિયમ પાળવા, તો એમાં વિશ્વાસ જ છે કે એમાં કંઈક સારું હશે, એ રીતે વિચારીને નિયમ પાળવા તો 75% માર્ક્સ તો મળી જાય તમને. કે મારે નિયમ મારે નિયમ પાળવા જ છે, 75% તો તમને મળી જ જાય, ડિસ્ટિંક્શન તો માર્ક્સ આવી જાય. પછી આપણે 25%માં થોડી કુસ્તી કરવી પડે, જેમ તમે કરી કુસ્તી, દારૂ પીવા ના પીવા, પીવા ના પીવા, એમ ફાઇનલ તમને જીત થઈ ગઈ. એટલે એવી રીતે બીજા બધા જો મનમાં પેલું હોય ને તો તમને 75% બળ મળી જાય. એટલે ઘણું ફેવર તમારા ફેવરમાં આવે, એટલે પછી નિયમ પાળવા સહેલા.

પડે. પણ તોય શરૂઆતમાં એવું હોય, પછી જો આપણે પિયર પ્રેશર હોય, બીજા બધા હોય, એ તમને પરાણે કરે, પણ તોય તમારા મનમાં છે તો જો એક વાજુ શ્રીજી મહારાજ છે, એમને રાજી કરવા કે તમારા બોલા મિત્રો છે એને રાજી કરવા. પછી વિચાર કે મહારાજને રાજી કરવાથી શું ફળ થાય, અને ઓલા લોકોને રાજી કરવા શું ફળ થાય, કમ્પેરિઝન આવું થાય. તો શ્રીજી મહારાજને રાજી કરવા તો બ્રહ્માંડોનું પુણ્ય મળે, અને ઓલાને રાજી કરવા તો આ મિત્રોને કાંઈ નહીં. એ તો એક વખત રાજી થાય, પછી બીજી વખત કાંઈ નહીં. અને એ લિપુલાલાને રાજી વાત જ નહીં. એટલે આપણે શ્રીજી મહારાજને રાજી કરવા, તો મહારાજને રાજી કરવાથી નિયમ ધર્મ પાળાય. મંદિરની જવાબદારી આપણે બાળકની રમત સમજીએ છીએ, એની વેલ્યુ હવે સમજતા નથી. એટલે મંદિરની જવાબદારી લફરજફર થાય, થાય તો થાય, ના થાય તો ના થાય, એવું છે. પણ આપણે લાંબો વિચાર કરવો પડે. શ્રીજી મહારાજ આવ્યા છે પૃથ્વી ઉપર, અને એમના સંતો અત્યારે કોઈ કાંઈ પેલા કોંગ્રેસમેન કે કઈ કોઈ આવ્યો હોય અને તમે તમારા સાથે વાત કરતો હોય અને તમે આમ આમ જોતા હોય, તેનું અપમાન થાય કે નહીં? એમ શ્રીજી મહારાજ અને સંતો આવ્યા છે, કોઈ દિવસ આવે એવા નથી, કોઈ દિવસ. અને એ આપણને મળ્યા છે, અને આપણે આમ આમ જોઈએ તો કેવું કહેવાય. એટલે એક તો આ જેને આ વાત સમજાવી છે એ તો બધું ધનધામ કુટુંબ પરિવાર બધું બધાનું ત્યાગ કરીને આમાં જોડાય. હવે એવું તો આપણે થાય નહીં, પણ છતાંય જવાબદારીમાં આપણે આ રિઝર્વ રાખવું. સત્સંગનું એક સાવ મૂકી દેવાનું, 110% ત્યાં વાત કરે હોલી. અને સત્સંગની વાત તો વિચાર જ નથી, જે થાય એવું નહીં. એટલે આપણે આ તમને પ્રશ્ન થશે, ના થાય એવું નહીં, પણ જો સત્સંગની વાત આવે અને ત્યાં વ્યવહારની વાત આવે, તેમાં સાયમલ્ટેનિયસલી આવે, બે પ્રશ્નો આવે તો કહું તો આ સત્સંગ માટે વિચારું, અને નહીં તો બાકી તો તમે કરો જ છો, નોકરી ધંધો કરો એ બધા એની ના નથી. પણ સત્સંગની ચોઈસ આવે કે આ શું કરવું, તે વખતે સત્સંગ બાજુ આપણે ઇન્ક્લાઇન થવું અને લીન થવું, એ સાધુ થવું જોઈએ. એટલે આ તમારી વાત સાચી છે કે મહારાજના વખતમાં કોઈ સાધુ થયા નથી. આમ જેને ભાગ્યમાં હોય એ સાધુ થાય. એટલે પછી ઘણા લાખો હરિભક્તો ગ્રસ્થ હતા, પણ એમને એવી સમજણ થળ કરેલી
કે જેમ આપણે પહેલાં વાત કરી કે શ્રીજી મહારાજનો રાજીપો કે તમારા કાર્યકર્તા અલા જે તમારા કામકાજમાં વચ્ચે આવે એને રાજી કરવા કે મહારાજને રાજી કરવા આવે તો શ્રીજી મહારાજનો રાજીપો કેમ કે આવો અવસર ક્યારેય મળ્યો નથી. જન્મણ જન્મણ કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય એવો અવસર ક્યારે મળ્યો નથી. આ એક વાત દ્રઢ કરી રાખી. એટલે બધું આખું તમારું વૃત્તિ ચેન્જ થઈ જાય અને સત્સંગમય વૃત્તિ થાય અને પછી તો પ્રશ્ન રહે જ નહીં, બોલા બધા ગાઉન થઈ જાય. પણ હવે એવી સમજણ આવી બહુ મુશ્કેલ છે. પણ તો આપણે જે આ પ્રશ્નો તમારે હોય છે કે ઘરની જવાબદારી અને સત્સંગની જવાબદારી અને જોબ હોય એવી જવાબદારી, એ બધા અનેક પ્રશ્નો થાય છે. અનેક મહારાજે પોતે વાત કરી છે, કાશીદાસ મોટાને એમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમે તો ગ્રસ્ત રહ્યા એટલે અનંત વિટંબણા આવે આવી પડે, એટલે અમારે કરવું શું? એટલે મહારાજે એમને બહુ મોટી વાત છે, પણ આપણે આ સામાન્ય આપણે રહ્યા એટલે જો તમારા મનમાં હોય કે સત્સંગ સાચો છે અને ઓલું બીજું બધું ખોટું છે, કરીએ છે કરવું પડે છે પણ ખોટું છે, એનું ફળ કાંઈ નહીં આવે, અને આ સત્સંગ તમે કરશો એનું ફળ આનંદ ઘણું આવશે, તો આ સમજી રાખવું પડે કે આ જે આપણે કરીએ છીએ દોડાદોડી કરીએ છીએ જોબ માટે આ માટે પણ એનું ફળ ઝીરો છે. આપણે બીજા આપણે બીજો જન્મ લઈએ તો ક્યાંય તમે ક્યાંય કૂતરા બલાડા થયા છો, રાજા મહારાજા કોઈ એના ઠેકાણું નહીં. પણ આ સત્સંગની વાત સાચી છે, તે સત્સંગ કરવો ગમે એમ કરીને સત્સંગ બાજુ તમારે ઢળવું, એ જ પ્રશ્ન એ જ ઉપાય છે. અને બોલા ગમે એમ હોય બધું તમે કરવું તો ચોઈસ આવે તો તમારે સત્સંગ બાજુ ઢળવું, નહીં તો બાકી તો તમે કાર્ય જેમ દુકાન ને જોબ ને આ બધું કરતા હોય કરે રાખો, પણ સત્સંગની બાબત આવે તો સત્સંગનું ચોઈસ ફર્સ્ટ. એટલે આ મંદિરમાં કામ કરતા મંદિરની સેવા હોય આ હોય એ ફર્સ્ટ ચોઈસ આવે તો, નહીં તો આપણે તો રોજ જે પ્રમાણે કરતા હોઈએ બધા ઘણા કરે છે, બધા હજારો હરી લાખો હરિભક્તો આ સત્સંગમાં છે આ રીતે કરે, પણ બેલેન્સની વાત આવે ત્યારે સત્સંગ બાજુ ઢળવું.

અંધમાં હંમેશા આરામનો વિચાર કરવાનો હોય છે. જેમ આપણે અંત તરફ હવે આગળ વધી રહ્યા છે, પ્રમુખ ઉપનિષદનો ઉપસંહાર આપણે જોઈ રહ્યા છે, ત્યારે આપણે યાદ કરીએ કે આ એક મહિનાની પારાયણના પ્રારંભમાં એનો ઉપાડ આપણે કેવી રીતે કરેલો. પહેલા જ દિવસે આપણે સૌ સાથે મળીને નક્કી કરેલું કે આપણા જીવનમાં સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ છે આપણો આત્મા. આપણા કપડાં પણ નહીં, આપણું રૂપ પણ નહીં, આપણું શરીર પણ નહીં, આપણી બુદ્ધિ પણ નહીં, પણ આપણો આત્મા. આનાથી આપણે આ પારાયણની શરૂઆત કરેલી. સૌથી મહત્વની બાબત છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત છે એનો આત્યંતિક મોક્ષ. આત્માનો પરમ શ્રેય એના આત્યંતિક કલ્યાણમાં રહેલું છે. એ આત્યંતિક કલ્યાણ એટલે શું? તો મારા જે મધ્ય 59 વચનમાં વાત કરી કે ચાર વેદ, પુરાણ, ઇતિહાસ આદિ સર્વે શાસ્ત્રની વિશે એ જ વાત છે કે ભગવાન અને સંત એ જ કલ્યાણકારી છે. મહારાજ કહે છે કે આવી જ્યારે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ, ભગવાન અને ભગવાનના સંત નહીં, ભગવાન કે ભગવાનના સંત, ભગવાન અથવા તો ભગવાનના અખંડતારક સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય છે, ત્યારે મહારાજ કહે છે કે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. મહારાજે તો કલ્યાણ આપી દીધું છે, જાઓ કલ્યાણ તમારા ખિસ્સામાં લઈને તમે ફરો છો, તમારા ખોળામાં જ ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું તમારું. પણ પ્રાપ્તિ છે એની પ્રતીતિ હજી બાકી છે, એનો સાક્ષાત્કાર. મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે, મને ભગવાન અને સંત સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ ગયા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થાય? તો વર્તાનો 11મો વચનામત મહારાજ સમજાવે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે પોતાના આત્માનું દર્શન થાય છે, સત્પુરુષના મહિમાનું પણ સાક્ષાત દર્શન થાય છે, અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આપને જે પ્રાપ્તિ થઈ છે એની સચોટ પૂર્ણતઃ પ્રતીતિ ક્યારે આવે છે? સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે. આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, પ્રેમ કયો, જોડાણ કયો, જે કયો એ કયો, પણ કરી કરી કરી કરી કરી કરીને આપણી સાધના શું અંતે આવે છે? પ્રગટ ભગવાનમાં જોડાવો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. ઉપનિષદની પણ આપણે વ્યાખ્યા અનેક વાર આપણે કરી. ઉપનિષદનો સાર એ ગીતા, ગીતાનો પણ સાર આપણે જોયો. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કૃ મામ એવ ઈશ્યસી, મારામાં જોડાવ, મને નમસ્કાર કર, મારા માટે યજ્ઞ કર, તું મારામાં મન રાખ, પ્રગટ ભગવાનમાં જોડાવ. શાસ્ત્ર માત્રનો સાર, ખાલી શાસ્ત્ર નહીં, શાસ્ત્રના આધારે જે જીવનારા પુરુષ છે, જેને શાસ્ત્રની પ્રતીતિ આવી છે, શાસ્ત્રના અર્થનો તાત્પર્યને પોતે પામ્યા છે, એના અનુસારે પોતાનું જીવન બનાવ્યું છે, પોતે આદર્શ એવા સાધકો છે, એ લોકો કહે છે. આપણે સદગુરુ સંતોના પણ કેટલાક આ પ્રવતરોનો જોયેલા,

ત્યાગ વલ્લભ સ્વામી. સંત શિબિરમાં ત્યાગ વલ્લભ સ્વામીનો પ્રવચન વિષય જ હતો, સત્પુરુષમાં જોડાણ. ત્યાગ વલ્લભ સ્વામીના શબ્દ કેટલાક આપણે યાદ કરીએ. ત્યાગ વલ્લભ સ્વામી શું બોલેલા, જીવનનો લક્ષ્ય શું છે? એ જ આપણું લક્ષ્ય છે સત્પુરુષ, એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે? ગુરુમય થઈ જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુણાતીત ઉઠો એમ, એ જ આપણો આત્મા છે, એમાં ભગવાન જ એમાં જ ભગવાન સમક્ષ રહ્યા છે. એ જ લક્ષ્ય છે, એ જ ધ્યેય છે, એ જ મંજિલ છે, કહો ને, એ જ સર્વસ્વ છે, એ જ જીવન છે. આ ત્યાગ વલ્લભ સ્વામી એમના અનુભવ પ્રમાણે કહે છે. ડૉક્ટર સ્વામીને 1991 સાલમાં છાત્રને વિદ્યાર્થીએ કેટલાક પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછેલા. 1991 સાલનો પ્રશ્ન છે. ડૉક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરનારે પ્રશ્નનો ઉપાડ કેવી રીતે કર્યો કે ડૉક્ટર સ્વામી, તમને ત્યાગ આશ્રમમાં 30 વર્ષ થયા છે. 1991 સાલનો પ્રસંગ છે. 30 વર્ષથી તમે સાધુમાં સફળતાપૂર્વક તમે વિતાવ્યા છે. 30 વર્ષ હે, અમારા કેટલાના જન્મ પહેલાના સ્વામી ડૉક્ટર સાહેબ પહેલાં સાધુ થઈ ગયા છે. 30 વર્ષ સાધુમાં અક્ષુણપણે આમ વિતાવવા, 24 કલાક આવજો, તમે કશું ના કરો ને, ખાલી લાડવા ખાઓ, એ બસ વાંધો નહીં, ખાઈ પીને લાડવા ખાઓ તો પણ નથી રહેવાતું, બોલો. 30 વર્ષ કે લાડવા નથી ખાધા એમને, યોગીજી મને ધૂળ કાઢી નાખીશ. પણ 30 વર્ષ ખાલી ટકે કોઈ માણસ, એ જ મોટી સિદ્ધિ છે. પહેલા તો પણ એમ ટક્યા નથી, પામ્યા છે, સાધના કરી છે સફળતાપૂર્વક. તમે 30 વર્ષ સાધુમાં તમે વિતાવ્યા છે. પછી પ્રશ્ન પૂછાય છે કે એક વાક્યમાં આ તમારા 30 વર્ષનો જે અનુભવ છે, એનો નિચોડ છે, એ સફાનો રહસ્ય તમે જો. આવો પ્રશ્ન જે પૂછાઈ રહ્યો છે, હજી વાક્ય પણ પૂરું નથી કર્યું, અને ધાર દઈને ડૉક્ટર સ્વામી શું કહે છે, સત્પુરુષ. પ્રશ્નનો પ્રશ્ન પૂછવો હતો કે એક વાક્યમાં તમે 30 વર્ષનો તમે નિચોડ આપો. ડૉક્ટર સ્વામી એક જ શબ્દમાં કહે છે, સત્પુરુષ. સત્પુરુષમાં જોડાવાનું છે, પ્રગટ ભગવાનમાં જોડાવાનું છે, એ જ આપણા આધ્યાત્મિક સાધનાનો એક નિચોડ છે. સંતો ઘણી વાર વાત કરે છે, અમદાવાદમાં NID છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, તેના ડાયરેક્ટર દશરથભાઈ, એ પોતે જેના એમનો નવો ક્લાસ જ્યારે શરૂ થતો, બધા દેશ પર આખા દેશમાંથી જે સારામાં સારા ડિઝાઇનર્સ એમના ક્લાસમાં દાખલ થાય, કોર્સમાં દાખલ થાય છે, પહેલો જ દિવસ છે લોકોનો, ત્યારે આ દશરથભાઈ પોતે કહેતા કે વેલકમ ટુ ધી NIT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. આખા ભારતનું જે આમ ક્રીમ કહેવાય ડિઝાઇનમાં એમની સમક્ષ ઊભું છે. એ લોકો કટિબદ્ધ છે કે હવે અમને આ ડિઝાઇન કોર્સમાંથી મારે પાર પડવું છે. એ વખતે દશરથભાઈ પોતે કહેતા કે આ તમારો આ NIDમાં કાં તો પ્રથમ દિવસ હોઈ શકે, કાં તો 20 વર્ષ પછીનો પ્રથમ દિવસ હોઈ શકે. કેવી રીતે? કે જો મને છે ને આ ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ છે, જો તમે મારા અનુભવ પ્રમાણે ચાલશો ને, તો આ તમારો પ્રથમ દિવસ નથી, તમારો 20 વર્ષ પછીનો પહેલો દિવસ ગણાશે. કારણ કે મારી બધી જ ભૂલો, મારી જે પણ કંઈક ક્ષતિઓ, એમાંથી પાર પડીને હું તમને સમજાવું છું. મારા આધારે તમે ચાલશો તો મારો 20 વર્ષનો અનુભવ આધારે તમને કહું છું, અને મારા આધારે તમે નહીં ચાલો, તમે ચાલશો, તમારો પ્રથમ દિવસ ગણાશે. આજે 2004 થઈ, મહાન સ્વામી, ડૉક્ટર સ્વામી, બાલમુકન સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, 43-44 વર્ષ થઈ ગયા સાધુમાં એ લોકોને. એ લોકોના અનુભવ પ્રમાણે ચાલુ છે આપણે સત્સંગમાં. આપણે 40 વર્ષનો આપણે અનુભવ થઈ જાય તો, જેનું પ્રમાણ સ્વામીશ્રી પોતે ખુદ કરે છે, એ સદગુરુ સંતો, એ શાસ્ત્રો, એ ઋષિમુનિઓ પૂર્વના બધા જ આપણે કેટલા બધા આખ્યાનો પણ પહેલાં જોયેલા રૂપનિષદમાંથી, એ જ વાત કરે છે કે સત્પુરુષમાં આપણે જોડાવાનું છે. અને એ સત્પુરુષમાં કેવી રીતે જોડાવું એનું પણ દ્રષ્ટાંત સ્વામીશ્રી જ પૂરું પાડે છે પોતે. કેટલી હદે આપણે જોડાવાનું છે, કેટલી હદે આપણે એમાં એક મેક તદ્રુપ થઈ જવાનું છે. એક બહુ જબરજસ્ત પ્રસંગ છે. સ્વામીશ્રી તાજી દીક્ષા લઈને જ શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી ગોંડલમાં સેવા કરી રહ્યા હતા. શાસ્ત્રી મહારાજે દીક્ષા એમને આપી દીધી ગોંડલમાં, પછી ગોંડલ જ રાખ્યા, અને શાસ્ત્રી મહારાજ વિચારણા નીકળી ગયા, હવે નાના સાધુ ગુરુમાં એટલી લગ્ની,
એટલે વિયોગનો વિરોધ લાગતો હતો જ. સાસરી માં જ માટે જીવન કુરબાન કરેલું, અને સાસરી માટે મનમાં તો કોડ હતા કે અંગત સેવામાં રહેશું, સાસરી માં સાથે લાભ લેશું, પ્રસાદી મળશે, ને વાતો સાંભળશું, ને સેવા કરશું. સાસરી માં જ વિચરણમાં નીકળી ગયા. એટલે આવા નાના નારાયણદાસને વિરહ લાગ્યો. પ્રત્યક્ષ દર્શનની તીવ્ર ઝંખના જાગી. અવારનવાર સાસરીમાં જ પત્ર લખતા, પણ પત્રે પત્ર અને પ્રત્યક્ષે પ્રત્યક્ષ. અંતરમાં એવી બધી ઝંખના, પ્રબળ ઝંખના, કે સાસરીમાને ક્યારે દર્શન થશે. એવામાં થોડા દિવસ વીત્યા છે, ને એમાં કોઈકે વાત કરી, કંઈક આમ પ્રમુખ સ્વામી મહારાજના કાને એવા શબ્દ પડ્યા કે સાસરી મહારાજ આવ્યા છે. અને પ્રમુખ સ્વામી દોડ્યા, રિસલ દોડે, જે કંઈક કરતા હશે બધું એક બાજુ મૂકી અને દોડ્યા. એમને થયું કે સાસરીમાં જો આવ્યા હશે તો પેલું કામ શું કરશે, ઠાકોરજી પાસે જશે દર્શન કરવા માટે. પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામી નારાયણદાસ એ પોતે દોડ્યા સીધા ઠાકોરજી પાસે. અને એ વખતે ચમત્કાર, દિવ્ય દર્શન. ઘનશ્યામ મહારાજ પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપે છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પોતે જીવંત બને છે અને સુખસૈયામાં આમ બેઠા હોય છે. ઘનશ્યામ મહારાજ પગ લબડાવે છે અને સ્મિત કરતા કરતા, હસતા હસતા, મરક મરક નારાયણદાસ આગળ જોઈ રહ્યા છે. વિચાર કરો આ કેવું દ્રશ્ય કહેવાય. ગમે તેવો ભક્ત હોય, ગમે તેવો મુમુક્ષુ, એમ સ્તબ્ધ થઈ જાય કે નહીં. મૂર્તિ સાક્ષાત હલતી ચાલતી થઈ ગઈ, બોલતી થઈ ગઈ, જેના માટે ઝંખીએ છે કે ઓહો હરે કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આપણે આપણી સાથે વાતો કરે તો, ઘરે લઈ જાય તો, એવું થાય છે આપને. એ ઘનશ્યામ મહારાજ આમ બેઠા છે, હસે છે પ્રમુખ સાહેબ મહારાજ. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ શું પૂછે છે કે સાસરીમાં જ આવ્યા છે? સાક્ષાત ભગવાન પોતે દર્શન આપે ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કેવી પ્રબળ જીવતા છે અંતરમાં, આમ બસ કે સાસરીમાં બીજો કોઈ વિચાર જ નહીં. ઘનશ્યામ મહારાજ હસતા હસતા કહે છે કે સાસરીમાં નીચે ગયા છે. અને એ બાપા ત્યાંથી દોડ્યા, ત્યાં ઘનશ્યામ મહારાજને પડતા મૂકીને નીચે દોડ્યા. એ કદાચ અક્ષદરીમાં ગયા છે. અક્ષદભાઈ તરફ કંઈક દોડ્યા તો કંઈક કીધું કે ના, પાછું પડ ગયા છે. પાછા દોડ્યા ઉપર, દોડા દોડ, અને પાછળ ઉપર આવ્યા તો બે દિવ્ય દર્શન. ઘનશ્યામ મહારાજ હતા એની બાજુમાં સાસરી મહારાજ, અને પ્રમુખ સાંઈ મહારાજ સાસરી મહારાજને પગે લાગે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકુ લાગી પાએ, બલિહારી ગુરુદેવ કો જીને ગોવિંદો બતાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજને પહેલા સાસરી મહારાજને પગે લાગે છે. વર્ષો પછી આ પ્રસંગ તો બહુ સ્વામી નાના હતા ત્યારે પ્રસંગ બની ગયો. વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ ફરી યાદ કરાવડાયો સંતોએ. અને એ વખતે પ્રમુખ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને ભગવાન સાક્ષાત દર્શન આપે છે, દિવ્ય દર્શન, આમ કેટલી ચમત્કારિક ઘટના બની ગઈ, પણ એ વખતે તમે એ ભગવાનને પણ પૂછો છો કે સાસરી મહારાજ ક્યાં છે, ભગવાનને મૂકીને તમે સાસરી મહારાજ ગોતમ નીચે દોડો છો, આવું કેમ? ત્યારે સ્વામી બાપા જે બોલે છે, સ્વામી બાપાના શબ્દમાં આપણે જોઈએ, બાપા કહે છે કે સાસરી મહારાજ સાથે હેત, પ્રેમ, લગણી એવા હતા ને કે ગુરુની અંદર જ સંપૂર્ણ ભાવ થઈ ગયો હતો. એમાં જ સુખ, આનંદ, હેત, પ્રેમ બધું. પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ આપણે નજીક જઈ શકીએ, પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ, એને વિશે આપણે થોડુંક વધારે જાણીએ. મારા ગુરુ કોણ છે, કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ? ઘણી બધી આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ તત્વતઃ કોણ છે? આગળ પણ આપણે વાત કરેલી કે અક્ષરધામને બાંધનારા અને આ મંદિરોને બાંધનારા અને આ સંસ્થા ચલાવનાર, એ બધું જ આપણે એક બાજુ મૂકી દઈએ. ફક્ત પ્રમુખ સ્વામી મહારાજ એકલા તત્વતા કોણ છે? જેને આપણું, જેના થકી આપણે કલ્યાણ માનું છે, જેના પ્રસંગ થકી મારું મોક્ષનું દ્વાર ઉગાડું થશે, જેના પ્રસંગ થકી મારું ભાગવત ધર્મનું પોષણ થશે, જે મારી વાસના બારશે, જે મારી અનાદિ અજ્ઞાનની, જે અનાદિથી જે અજ્ઞાન, અવિદ્યા, સ્વભાવ, પ્રકૃતિ દોષ ટાળશે, જે મારા આ જે સ્વભાવ ટાળશે, જે મને ભગવાનના સુખી સુક્યા કરવા માંગે છે, જે મને બ્રાહ્મી સ્થિતિ કરાવી શકે છે, મને જે પરમપદ ભોગાવી શકે એમ છે, જે મારું કાંડું ઝાલીને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એ મારા ગુરુ છે. કેવા કોણ છે એ? એના માટે પ્રમુખ ઉપનિષદ હતું. ઉપનિષદ એટલે ગુરુને નજીક જવું, ગુરુનું સ્વરૂપ ઓળખવું, ગુરુને તન્મય, ગુરુ સાથે તન્મય બની જવું, એ આપણો હેતુ હતો. પણ ગુરુ ઓળખાય ક્યારે? ગુરુ સાથે

ન્યાય થયો ક્યારે, ગુરુનું સ્વરૂપ ઓળખાય ક્યારે? યોગીજ મહારાજને જયારે પૂછવામાં આવ્યું કે આપ જ્યાં જગતથી નિર્લેપ રહી શકો છો, અલિપ્ત જડ કમાડવત, એ અમને ક્યારે સમજાય, અમે એ રીતે ક્યારે વર્તી શકીએ? યોગીજી મહારાજે કીધું કે જ્યારે અમારી જેમ તમે બનો, અમારા જેવા થાવ ત્યારે તમને ખબર પડશે, બાકી ખબર જ નહીં પડે. અરવિંદોને પૂછાયું કે તમારો ઓળખાણ સચોટ રીતે કેવી રીતે થાય? અરવિંદે શું કીધું? અવણી અરવિંદ નો અરવિંદ, અરવિંદ બનો તો જ અરવિંદને ખબર પડે. એમ પ્રમુખ સાહેબને આપણે જાણવું હોય તો ક્યારે આપને ખબર પડે? એક પેલા પ્રશ્ન પૂછું. અહીંયાથી હરિપ્રસાદ ચોરસિયાનું નામ જેને સાંભળ્યું હોય એ હાથ ઊંચા કરજો. ઘણા બધા હાથ ઊંચા કર્યા છે, હાથ ઊંચા રાખજો. આમાંથી જે હાથ ઊંચા રાખ્યા છે, જે એવું માનતા હોય કે હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારા એક વાંસળી વાદક છે, એ હાથ ઊંચા રાખજો. બાકી બધા નીચે મૂકી દેજો હાથ. બધાના હાથ હજી ઊંચા છે, હજી હાથ ઊંચા રાખજો. આમાંથી જેને વાંસળી વગાડતા આવડતું હોય ને, એ હાથ ઊંચા રાખજો, બાકી બધા નીચે મૂકી દેજો. હરિપ્રસાદ ચોરસિયા એ સારા વાંસળી વાદક છે, એ તમે કહો છો એટલે મારે માનવાનું? તમે કહો છો કે હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક છે, એટલા કહેવા માત્રથી હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક બની જાય છે? મારે તમારે માનવું કે જદા કદાચ કોઈ રાહુલ સ્વામી જેવા આવીને કહે કે હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારા, બહુ સારી વાંસળી વગાડે છે, તો તમારું વજન પડે કે રાહુલ સ્વામીનું વજન પડે? કદાચ એનો દીકરો રાકેશ, રાકેશ હરિપ્રસાદ ચોરસિયા જ્યારે કહે કે મારા પિતાજી છે ને મારા ગુરુ છે એ બહુ સારી વાંસળી વગાડે છે, એમનું માનવું કે તમારું માનવું? મારે જ્યારે તરુણ ભટ્ટાચાર્ય અથવા તો રોનુ મજમુદાર, જે અત્યારે ભારતમાં પણ બહુ સારા વાંસળી વાદક છે, એનો પણ નંબર આવે એમ છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારી વાંસળી વગાડે છે, એનું માનવું કે તમારું માનવું? જ્યારે અલ્લા રાખા જેવા કોઈ કે પોતે તબલામાં બહુ સારા અચ્છા ઉસ્તાદ છે, તબલામાં શિવકુમાર શર્મા, નિખિલ બેનર્જી, રવિશંકર, ઉસદ અલી ખાન, મોટા મોટા પંડિત જસરાજ, આ મોટા મોટા સંગીતના જે ખા છે બધા સાથે સંગત એમને આપી છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારી વાંસળી વગાડે છે, કોનું પ્રમાણ પડે? જેને એ દિશામાં કંઈક સાધના કરી છે. આપણે કેટલું કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ ટોપ ગુરુ છે, કોનું વજન પડે? આપણે નહીં ઓળખી શકીએ. હજી ગઈકાલે આપણે વાત ન કરી સર્વમમાં, જ્યારે આપણે એક પાત્ર જ આપણે નથી પામી શક્યા, હું પોતે એક સારો પતિ નથી બની શક્યો, હું સારો એક પિતા નથી બની શક્યો, તમેવ સર્વમ માતા પિતા બંધુ સખા વિદ્યા દ્રવિણમ સર્વમ, એ કેવી રીતે હું પામી શકું સ્વામીને? બહુ જ સીધી વાત છે. પહેલા તો મહાન સ્વામી ઘણી વાર વારંવાર એક વાર દોડાવે છે, યુ રીડ યુ ફગેટ, તમે વાંચો તમે ભૂલી જશો, યુ સી યુ રિમેમ્બર, તમે પ્રત્યક્ષ તમે નજર સમક્ષ હાજર હોય કદાચ થોડુંક યાદ રહેશે, યુ ડુ યુ નો, તમે કરશો તો જ તમને ખબર પડશે. પ્રમુખ સ્વામી મહારાજને જાણવા માટે પ્રમુખ સ્વામી મહારાજ થવું જ પડે, એમના આધારે જીવન જીવવું જ પડે. જે માણસે ક્યારેય જિંદગીમાં નિજળો ઉપવાસ કર્યો જ ના હોય એ કેવી રીતે પામી શકશે કે પ્રમુખ સ્વામી મહારાજ વાસદમાં એકાદશીને નીજળા ઉપવાસમાં 102 ડિગ્રી તાવમાં 137 પધરામણી કરી શક્યા? એ ક્યારે આપણે ખબર પડશે? જેને આપણે તમે એકાદશી દિવસે ફરાળમાં પણ છે ને બપોરે જાગજો ખાલી, બસ એકાદશીમાં મહારાજની આજ્ઞા છે કે આપણે એકાદશીને દિવસે આપણે જાગવું, ફરાળ કરીને પણ પહેલાં જાગજો, ખબર પડશે કે જે બહુ વહેલા ઉઠતા હોય 4-5 વાગે અને બપોરને ઊંઘનો ત્યાગ કરવાનો હોય, ખબર પડશે ફરાળ કરીને પણ જાગજો, તો પછી નીજળે ઉપવાસ કરીને જાગવાનો હોય તો, અને ખાલી નીચળે ઉપવાસ કરીને બેસી રહેજો રૂમમાં, એસી રૂમમાં તમે એકાદશી દિવસે બેસી રહેજો. એકાદશી દિવસે તમે ઉપવાસમાં 12 તાપમાં ખાલી ઉભા રહેજો, પધરામણી નહીં, ખાલી તાપમાં ઉભા રહેજો. અને કદાચ તમને જયારે તાવ હોય, નેક્સ્ટ ટાઈમ જયારે તાવ આવે ને, ખાલી એક પ્રસંગ યાદ કરજો કે પ્રમુખ સ્વામી મહારાજને 102 ડિગ્રી તાવ હતો,
એ દિવસે નીચે ઉપવાસ હતો અને ઉનાળાના સમયમાં 137 પધરામણી કરી. તારે ખાલી યાદ કરજો, તમારું લીંબુનું પાણી, તમારા ચા પાણી બધું તમારે ગોદળ ઓઢીને પણ આ પ્રસંગ યાદ કરજો. બસ એ આપણે નહીં પામી શકીએ જ્યાં સુધી આપણે યુ ડુ યુ નો. જ્યારે આપણે એક પણ આદિવાસી ગામમાં એક પણ હરિભક્તના સામેને ઝૂંપડામાં પણ નથી ગયા, આપણે કેવી રીતે પામી શકશું કે 20 દિવસમાં 55 ગામ તમે કેવી રીતે કરી શકો? હરિભક્તની ગાડીમાં અમે જ્યારે પધરામણી જતો હોય ત્યારે હમણાં જ હરિભક્ત કહેતા હતા કે સ્વામી તમે કંટાળો નથી આવતો આ પધરામણી કરી કરીને? હું કે શું કરીએ, પ્રમુખ સાહેબ કરી ગયા છે એટલે અમે કરીએ છીએ. આ સંતો જે પણ કંઈ અમે કરીએ છીએ ને પ્રમુખ સાહેબની નજર સમક્ષ રાખીને જ કરીએ છીએ. આજે જે વ્યક્તિને આપણે ક્યારેય મનનું મૂક્યું જ ના હોય, બોલો, તમારા પત્ની આગળ, તમારા દીકરા આગળ આપણે મનનું મૂક્યું ના હોય, આપણે કેવી રીતે પામી શકશું કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ પીસેલું ભોજન હતું, થાળી હતી, બપોરના 2 વાગે એ એક હરિભક્તનું મન સાચવવા માટે પોતાનું મનનું મૂકીને હરિભક્ત નજીક કરવા ગયા? નહીં પામી શકીએ. આપણે આપણું ઘરનું પોતાનું જે ભરણ પોષણ આપણે કહો, 4 સભ્યનું આપણું ઘર છે, 4 ઓરડ આમ 2 ઓરડાનું આપણું ઘર, એક વ્યક્તિને જીવનભર આપણે સંતોષ નથી આપી શકતા. એક વ્યક્તિને આપણા 6 છોકરાને ભરણ પોષણ કરવું એ બરાબર આપણે આ જીવન અક્ષુણ પણ આપણે કરી શકીએ ત્યારે કંઈક આપણે અંદાજ આવે કે 700 સાધુ સ્વામી શ્રી કહે નિભાવ કરતા છે, 700 સાધુ, 50,000 હરિભક્તો, 700 લાખો હરિભક્તો ખાલી ભરણ પોષણ નહીં જીવનું કલ્યાણમાંથી લીધું છે, કેવી રીતે વહન કરી રહ્યા છે? ક્યારે પામી શકશો આપણે? ખાલી 18 કલાક, 24 કલાક નહીં, સ્વપ્ન અવસ્થા આપણે નથી કહેતા, જાગ્રત અવસ્થામાં ખાલી 1 દિવસ માટે, જાગ્રત અવસ્થામાં મનનું ઠેકાણું રહે છે આપણું, તો આપણે ક્યારે પામી શકશું કે પ્રમુખ સ્વામી મહારાજ કહી રહ્યા છે કે મને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો? માન્ય એક બાજુ જવા દે, ખાલી આંખ જાગ્રત અવસ્થામાં ખાલી આપણે આંખને ઠેકાણે રાખી શકીએ છે? મહારાજ સાળંગમાં સ્વર્ણિમ આશ્રમમાં વાત કરે છે કે જ્યારે આપણે સત્પુરુષના આધારે જીવશું, કંઈક આપણે આગળ વધશું ત્યારે એ તો અપારને પાર જ લાગશે, અપરંપાર આગળ આપણે અટું પામશું તો ઘણા આગળ છે, ઘણા આગળ છે, ઘણા આગળ છે. પણ ક્યારે થોડુંક યુ ડુ યુ નો, બસ બાકી કોઈ હિસાબ પણ. આપણે પ્રસંગ ગમે એટલા સાંભળશું એ પણ આપણે ક્યાં કરે છે? આ યુ ડુ યુ નો એ તો આગળની ભૂમિકા છે. 3 આપણે વાત કરી હતી, યુ રીડ યુ ફગેટ, યુ સી યુ રિમેમ્બર, યુ ડુ યુ નો. હજી તો પહેલી વાત, યુ રીડ યુ ફગેટ, યુ ફગેટ આપણે વાંચે છે પણ ક્યાં? મહંત સ્વામી પહેલી વાર પહેલા દિવસે શું વાત કરી, આપણે વાંચીએ છે જેના આધારે મારો મોક્ષ મેં માન્યો છે, જેના આધારે મેં મારું જીવનું કલ્યાણ, અનંત કોટી જન્મનું મેં કલ્યાણ જેના મેં જેના હાથમાં મેં સોંપ્યું છે, એ સત્પુરુષ વિશે હું દિવસમાં કેટલી વાર યાદ કરું છું પ્રમુખ સ્વામી મહારાજને, પૂજા સિવાય. એ પણ આજે સવારે વાત ના કરી મનોહરાનંદ સ્વામીએ, પૂજામાં પણ આપણી કઈ પૂજા હોતી હોય છે, દિવસમાં કેટલી વાર યાદ કરું છું. છાપો માટે આપણે જેટલો ટાઈમ કાઢતા હશું ને એટલો જ ખાલી, દિવસમાં 10 મિનિટ પણ પ્રમુખ સ્વામી મહારાજના વિશે આપણે કંઈક મનન, ચિંતન, માનસી, સ્મૃતિ, મહિમાનો વિચાર, 10 મિનિટ. મહાન સ્વામી તો એકવાર સંત શિબિરમાં એ વાત કરી હતી, તમારે આધ્યાત્મિક સાધના માટે જેટલું વચનામૃત સ્વામીની વાત ઉપકારી નહીં બને ને, એવો એક પ્રમુખ સ્વામીનો પ્રસંગ યાદ વધારે ઉપકારક તમને બનશે. વચનામૃત સ્વામી વાતને ગૌણ નથી કરતા, પણ વચનામૃત સ્વામી વાતમાં જે વાત આવે છે ને એનું પ્રેક્ટિકલ નિદર્શન આબેહૂબ વર્ણની પ્રમુખ સ્વામીનું જીવન છે. વચનામૃતનો વચનામૃત વાત આવી ગઈ કે અજ્ઞાનીમાં અજ્ઞાની ને, નીચમાં નીચ ને, મૂર્ખમાં મૂર્ખ ને, પણ એ વાત પ્રમુખ સ્વામીના જીવનનો એક પ્રસંગ તમને તાદૃશ ખબર પડે. એકાદશીનો ઉપવાસ હોય, બપોરે જાગીને 137 પધરામણી કરવી, એ આત્મનિષ્ઠા, સ્વભાવ શબ્દ સહન કરવા આત્મનિષ્ઠા, બાકી તો આત્મનિષ્ઠા છે ને આપણે એસીમાં બેઠા બેઠા તો. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ કેટલું દૈવત છે એમાં, એક એક પ્રસંગ જે પુરુષને આપણે આપણા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું અદભુત છે આપણે તો નહીં જ પાર પામી શકીએ, અનંત ભવમાંથી પણ આપણે નહીં પામી શકીએ એવું આપણે લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુણ તો એનો સરાળો નહીં પામી શકે, પણ એટલીસ્ટ આપણું જે મંથલી પ્રકાશ આપણું જે આવે છે, એક પણ સત્સંગનું ઘર ના હોવું જોઈએ કે જેના કારણે પ્રકાશ ના આવતું હોય. આજે સંતો વાત કરે એકદમ દયામણી પરિસ્થિતિ થઈ ગઈ છે, પસ્તીમાં પ્રકાશનું રેપર અકબંધ હોય એવા પ્રકાશ રેપર સહિત પસ્તીમાં આવે છે. એ પસ્તી ક્યાંથી આવતી હશે? સત્સંગીના ઘરમાંથી જ આવતી હશે ને. પ્રકાશ વાંચવાનો ટાઈમ નથી મળતો. ક્યારે પ્રમુખ સામે પામી શકશો આપણે?
આ વખતે વિચરણના પ્રસંગો બધા કેવા અદભુત છે. આ પ્રમુખ સાહેબ શા માટે આપણે રાખીએ છીએ આ પ્રિય દર્શન સાંઈ પરમાન

સ્વામી બધા શા માટે રાખે છે ભેગા? પ્રમુખ સ્વામી મારી રોજ નિશ્ચિત લખવા, રિપોર્ટ લખવા માટે. ઇતિહાસ છે આ, એક એક પ્રસંગ જે છે અદભુત પ્રસંગો બધા છે. એ એક એક પ્રસંગ, એક પ્રસંગ આપણા જીવન માટે કાફી છે આમ આખો વળાંક લાવવા માટે, ટર્નિંગ પોઈન્ટ. એ એક પ્રસંગ આપણે ખાલી ચોટ લાગી જાય ને. ગઈકાલે આપણે વિવેક સાગર સાની વાત કરી હતી, 30-30 વર્ષ સાથે રહેનારા પુરુષ છતાં પણ એમ થાય છે કે વોકિંગમાં હાજર થઈ જાઓ, પૂજામાં હોવ કંઈક નહીં થાય. એક લટકુ, એક દ્રષ્ટિ, એક ખાલી બોધ, એક સ્માઈલ, ઇનફ, આખું જીવનનું પલટાવી દે તમને. એ સત્પુરુષના આપણે વિશે થોડુંક કંઈક વાંચીએ. મનુસ્મૃતિમાં તો શું લખ્યું છે? મનુસ્મૃતિમાં લખ્યું છે, એતત દેશ પ્રસૂતસ્ય એતત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મન સ્વમસમ ચરિતમ શિક્ષેરન પૃથ્વીએ સર્વમાનવાઃ. કે આ દિવ્ય ભૂમિમાં જે પણ કઈ અગ્રજન્મના મહાન પુરુષો થઈ ગયા છે એનું તમારે સ્વમસમ ચરિતમ શિક્ષેરન, એ તમારું ચરિત્ર તમારે વાંચવું, વાંચવો નહીં, અભ્યાસ કરવો, શિક્ષીરન. કારણ કે એના આધારે જ તમારું જીવન તમારે ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજનું આપણું સ્વરૂપ, જીવન કેવું હોવું જોઈએ એ આદર્શ સ્વરૂપ છે. પ્રેમાનંદ સ્વામી પણ ગાયું કે પ્રાણ જીવનને જોઈ જોઈ જીવું, જોઈ જોઈ જીવું એટલે આમ આંખમી છે આમ ટગર ટગર જોયા કરવું, એના પ્રસંગો જોવાનું, એમને જીવન જીવવાનું, એના આધારે આપણું જીવન ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજના મનમાં આપણું કેવું સ્વરૂપ છે, આપણે છે ને એમનું સ્વપ્નો છે. વાત કરી કે 93 સાલમાં સ્વામી શ્રી વિદ્યાનગર હતા. એ વખતે સ્વામી શ્રી ચક્રનું પ્રકરણ ચાલતું હતું. એ ચક્કરનું પ્રકરણમાં ડૉક્ટરની કહેવાથી સ્વામીશ્રી સવારે પણ થોડાક આરામ કરતા હતા, જમવાવે પહેલાં. એટલે સ્વામીશ્રીનો ક્રમ થોડોક બદલાઈ ગયો તો જમવાનું મોડું થતું હતું, લગભગ 1-1.5 જેવું થઈ જતું. સ્વામીશ્રી એક દિવસ આવી રીતે આરામ કરીને ઉઠ્યા અને 1:15 જેવું થયું હશે એટલે જમવા પધાર્યા. એ વખતે ભગવચરણ સ્વામી સામે બેઠા હતા. એ વખતે ભગવચરણ સ્વામી થોડી ગમત કરી કે સ્વામી કેમ મોડું થઈ ગયું આજે જમવામાં? બાબા કે મોડું ક્યાં, તું જે ટાઈમ જ છે. એટલે ભગવચરણ સ્વામી થોડાક આમ સખાભાવવાળા, એટલે કે નાના તો મન થયું કે દાદા તમને બહુ ઊંઘ સારી કંઈક આવી ગઈ, કંઈક સ્વપ્ન આવી ગયું હોય, તું આજ મોડું થયું હોય. બાબા કે મને સ્વપ્ન આવતું જ નથી, એમ કે વાત ઉડાડી દીધી. પછી વાત નીકળી કે યોગી બાપાને બહુ સ્વપ્ન આવતા, જાગા સ્વામીને અને શાસ્ત્રી મહારાજને અને ભગીજી મહારાજને ને પૂરણપુરી કર્યું હોય ને, વાડ્યું હોય ને, વાસણ ટક્યા હોય ને. બાપાએ પછી પૂછ્યું કે હા યોગી બાપા બહુ સ્વપ્નમાં બહુ હતા અને વાતોમાં બહુ કરતા. પછી બાપા ત્યાં શ્લોક બોલાય છે, બાપા એક બે કોડીઓ માંડ દીધો છે મોઢામાં અને તરત બધા હરિભક્તો યુવક આગળ જોઈ છે અને કહે છે કે મને સ્વપ્નમાં તો બધા આ હરિભક્તો યુવકો જ દેખાય છે. આપણે બધા જ સ્વામીજીનું ડ્રીમ છે, સ્વપ્નું છે. એ સ્વપ્ન કેવી રીતે સાકાર થશે? બાપાના મનમાં કેવું છે? આમ આદર્શ મારો હરિભક્તો કેવો હોવો જોઈએ? એમ એની આંખ કેવી હોય, એની કાન કેવા હોય, એના હાથ કેવા હોય, એની જીભ કેવી હોય, એની પગ, એનું હૃદય કેવું હોય? મારા હરિભક્તની આંખ ક્યારે અવગુણ જોઈ? મારા હરિભક્તની કાન એ ક્યારે અવગુણ સાંભળે? મારા હરિભક્તના હાથ એ ક્યારે કોઈનું અહિત કરે? મારા હરિભક્તનું હૃદય એ ક્યારે અહમહિમાનો વિચાર કરે? કેવા આમ એમનું મનમાં આપણું માનસ પુત્ર કેવું હશે? એવા આપણે બનવાનું છે. ત્યારે સાચા અર્થમાં એ ગુરુ ઋણ અદા કર્યું કહેવાશે. આજે થોડીક વાત કરવાની છે, કાલે પણ થોડીક વાત કરવાની છે. મન તો કે આજે કદાચ પૂરું થઈ જશે, પણ કાલ ઉપર આપણે નાખીએ છીએ. પણ આપણા જીવનનું જે પૂર્ણ જે અર્ઘ્ય એ ક્યારે અપ્યું કરાવાશે? જ્યારે આપણે સ્વામીશ્રીના જેવા થયા. સ્વામીશ્રી મનમાં મારો જે સંગી થાય એને આ લોકની બધી વાસણ તૂટી જાય અને ભગવાનના સંગે ભગવાનને સુખી સુખ્યા કરવા. સ્વામીશ્રીનું મિશન છે, મારા તો વિઝન છે, એમના એના માટે પદ આવ્યા છે. એ ધ્યેય સિદ્ધ ક્યારે થાય? એમના કામ આપણે ભળીએ ત્યારે પદે રાજી થાય ને. આપણું નોબલ, ધ નોબલેસ્ટ, ધ હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન યુ કેન મેક ફોર ધ એલિવેશન ઓફ મેનકાઇન્ડ. 30-30 વર્ષથી જેને ખાલી 30 વર્ષ આપણે વાત કરીએ, ખાલી 30-30 વર્ષથી જેને સખત અને સતત પરિશ્રમ મારા માટે કર્યો છે, બીજા માટે નહીં, ભૂલી જાઉં, સત્સંગ માટે ભૂલી જાઉં, મારા માટે, બસ મારું જીવનું કલ્યાણ થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજને રાત દિવસ જોયા નથી. 30-30 વર્ષ સળંગકોર જુદી વાત છે. આજે એક દિવસ હું ભોગવી શકું કરાચ, ચાલો એક દિવસ, કાલે એક મહિનો શ્રાવણ માસ છે ને, પછી તો કાલે પૂર્ણાવતી છે, પછી સારા હું જઈશ, હા આરામથી મારા રૂમમાં બેસીશ. એક મહિનો માટે એમ કરી શકાય? એક ધારો, નો વેકેશન, નો રજા, એ અઘરું કરવું બહુ અઘરું છે. એક ધારો, હે એક ધારો, જેને પ્રમુખ સાહેબના સાથે જીવન વિતાવ્યું છે ને, જેને એ હાડ મારી જોઈશ, આપણે જોયું જ નથી. આપણે સવારે જ મન સાહેબ વાત કરતા હતા કે મોટો શેઠ્ય હોય
એ તો જયારે હાડમારીમાંથી મોટો થયો, ઝૂંપડામાં જયારે મેલમાં ગયો હોય, એના જે છોકરા થાય ને એને તો જોયું જ નથી. એને તો એનો જન્મ તો મેલમાં જ થયો છે, બોર્ન વિથ સિલ્વર સ્પૂન. એને ક્યાં ખબર છે કે મારા પિતાજી કેવી રીતે હાડમારી બેઠીને એ આ મોટા મેલમાં આવ્યો છે. એટલે આપણે છે ને બધા સુખપાલ માત્ર બેસીએ છીએ. આ લિખિત યજ્ઞ પુરુષ દાસ પણ આપણને હજી પામી શકીએ, વાંચીને તો વાંચીને પણ આપણે નહીં પામી શકીએ, કારણ કે આપણે તો જહાજળીમાં જ આપણે રહીએ છીએ, એમાં જ આપણો ઉછેર થયો છે. પણ જે લોકોએ જોયું છે, મહાન સ્વામીએ એમના જીવન નિર્ખ્યા એમાં શરૂઆતમાં એક પ્રસંગ ટાંક્યો છે બામણ ગામનો. બામણ ગામમાં વૈશાખ માસમાં સખત તાપમાં બપોરે 3 વાગે જમ્યા પછી, હા જમ્યા પછી તો તાળી એક એક પડ જાય લાખની. બપોરના સખત તાંબા 3 વાગે મહાન સ્વામી કે સાથે પધરામીમાં હતો, પ્રમુખ સાહેબમાં જ પધરામીમાં નીકળે છે. અને એ વખત આખું જે પેલું ગામડાનું જે બધા ખાડા ટેકરા બધા હતા ઉચાણ નીચાણ વાળું, એક ઘરથી એક ટેકરેથી બીજે ટેકરે અને ઉચાણ નીચા આમ જવાનું, આમ સખત તમે હાફ ચડી જાય, પગમાં પિંડીમાં પણ કડતર થાય. એમને સાથે એમને અનુભવ થતો હતો કે પ્રમુખ સાહેબ કેવું થતું હશે, હાર્ટ પેશન્ટ. પ્રમુખ સાહેબ મહારાજ મહાન સાહેબ પાસે લખે છે કે મને દયા આવતી હતી, શું જરૂર હતી આ, બાકી શું કર્યું રાખ્યું છે એમને, કંઈ કરવાની જરૂર નથી આ, એમને તો આરામ જ કરવો જોઈએ, આવા વિચારો એમને મનમાં ચાલતા હતા. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ મહાન સ્વામી આગળ સામે જોઈને પોતે હસે છે. મહાન સ્વામી એમનો સ્વાગત જે સંવાદ ચાલે છે ને મનમાં, પ્રમુખ સાહેબ જ હસે છે. અને મહાન સ્વામી મનમાં શું ચાલે છે પોતે પુસ્તકમાં લખ્યું છે. મહાન સ્વામી લખે છે કે મને થયું કે આ હસવાની બાબત છે, પ્રમુખ સ્વામી મહારાજ જાણે વાંચતા હોય ને મન એ રીતે પોતે જવાબમાં હસે છે. મહાન સ્વામી મનમાં જવાબ આપે છે કે આ કઈ હસવાની બાબત છે, આ દેહના ચુરા ચુરા ચુરે ચુરા થઈ રહ્યા છે અને આ પુરુષ હસે છે, આ કઈ હસવાની બાબત છે. અને એનો જવાબમાં પ્રમુખ સાહેબ મહારાજ શું આપે છે જવાબ, પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે અહીંયા યોગી બાપાએ બહુ પધરામણી કરી છે. મહાન સ્વામી કહે છે, લખે છે કે લ્યો આને હવે આપણે શું કહી શકીએ, આ ભક્તિ માને છે, એમનું સંપૂર્ણ જીવન ગુરુ સમક્ષ રાખીને પદે જીવ્યા છે. તો એક મહિનો સુધી પ્રમુખ સ્વામી મહારાજ આપણે પ્રસંગો નજર સમક્ષ રાખીએ 1 કલાક માટે, એ 30 કલાકમાંથી આપણે શું પામ્યા, ગુરુમય થવાનું, ગુરુ આધારે આપણે જીવન જીવન, એ જ એમની સાધના પોતે ભક્તિ માની છે. આ મારું જીવન એમાં આપણે લાગે, મહાન સ્વામી જે લખ્યું છે આ એક એક જે બીડાના પ્રસંગો છે, આ બીડાના પ્રસંગો છે ને ખાલી કઈ આમ ઔપચારિક રીતે નથી, આમ ક્યાંય લખી નાખે, આ એક એક 30-30 વર્ષ સુધી આવું કરતા આવું, કોઈ ફરિયાદ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ બહાનું નહીં, કોઈ તર્ક નહીં, કોઈ દલીલ નહીં, બાકી મારું ગળું દુખે છે, મારા પગ મારી ઉંમર થઈ ગઈ, હવે હું જો આ કરીશ તો બીમાર પડીશ, તમારે ઘરમાં આવીશ તો બીજા બધા હરિભક્તોને લાભ નહીં મળે, વંચિત રહી જશે, કોઈ તર્ક નહીં, કેવળ ભક્તિ. હરિભક્તો માટે જયારે પ્રમુખ સ્વામી મહારાજે આ પોતે ન્યોછાવર કરી, કોઈ ફરિયાદ નહીં. સ્વામીજી સારંગપુરમાં હતા અને સાંજના સમયે સ્વામીજી ગાડીમાં મર્સિડીઝમાં બેસીને ઉતાર્યાથી સ્મૃતિ મંદિર જતા હતા સાયમ ભ્રમણ કરવા માટે. એ વખતે ગાડીમાં છે ને કંઈક બગડી ગયું હશે ગાડીમાં, મર્સિડીઝ ગાડીમાં, એટલે ગાડીમાં અવાજ આવતો હતો, ઊં કંઈક થતું હતું. આમ બાપાએ પૂછ્યું ઇન્દ્રવદન કે આ શું છે ગાડીમાં ઊં થાય છે. ઇન્દ્રવદન જવાબ શું આપ્યો કે બાપા ગાડીને છે ને વા થયો છે, વા થયો છે. બાપા કે વા, કે હા કે તમારી સાથે રહીને વિચરણ બહુ કર્યું ને, આડે ધડ વિચરણ રાત દિવસ જોયા વગર, એટલે ગાડીને પણ વા થયો છે એટલે ઊં કરે છે. સ્વામી જવાબ શું આપે છે, અમે ક્યારે ઊં નથી કર્યું. સ્વામી શ્રી ક્યારે ફરિયાદ નથી કરી. મર્સિડીઝ ગાવી વર્લ્ડ ક્લાસ ગાડી, એ પણ હાફી જાય છે, પ્રમુખ સ્વામી હાફતા નથી, કારણ કે મર્સિડીઝમાં પણ 90% સુધારા બાકી છે, પ્રમુખ સ્વામી મહારાજ પૂર્ણ છે. એ પૂર્ણ નથી, એ પૂર્ણ પ્રેમ છે આપણા માટે, પૂર્ણ રીતે એમને આપણા માટે ન્યોછાવર કર્યું છે. આ જે ભીડાના પ્રસંગો આપણે ખાલી વાંચીએ ને તો પણ આપણને મહોભાવ જાગે, પ્રમુખ સાહેબ આ પ્રગટ ગુરુ હરિરે આપણા પૃથ્વી પર વિચરી રહ્યા છે. આપણે જે પણ કઈ શાસ્ત્રની વાત કરીએ બતાવી છે કે જો આ આપણે જે વાંચીએ છીએ, જે સાંભળીએ છીએ, જે લખીએ છીએ, એ આકાશની વાત નથી, આપણી નજર સમક્ષ જીવી રહ્યા પુરુષ છે. આ જે પણ કઈ વાત થઈ આ જો આ જીવે છે ને એ બતાવી શકીએ આપણે, એવા સાક્ષાત પુરુષ છે, તો શા માટે ના વાંચવું છે એમનું જીવન. સંતો બહુ મોટી કૃપા કરી છે, આ પ્રકાશ આપણા માટે દર મહિને બહાર પડે છે, જેના માટે આપણે અક્ષરપીઠનો આખો મોટો તંત્ર ઉભો કર્યું છે, બાકી જરૂર શું હતી. આજે અમૃત મહોત્સવ પ્રકાશન જે બ્રહ્મોપનિષદ છે, જીવન નિર્ખ્યારે છે, આખી શ્રેણી છે, એટલું તો આપણે વાંચીએ ત્યારે આપણે ખબર પડશે કે પ્રમુખ સાહેબ મહારાજના આમ જીવનમાં એક એક વસ્તુ આમ
કેટલી હદે પોતે આપણા માટે આમ આપણા માટે ઝીલી ગયા છે. બાકી એમને કઈ જરૂર નથી. આપણા મોક્ષના દાતા ખરા કે નહીં? જો આજે આવીને જાહેરાત કરે કે આજથી છે ને તમે બધા જ મને મોક્ષનું કલ્યાણના દાતા માનો છો, ચાલો હું તમારો મોક્ષ કરીશ, જાઓ. પણ તમને ગેરંટી મોક્ષ તમારો કરીશ, કલ્યાણ કરીશ, પણ તમારા છોકરાનું નામ પાડો, લટ લેવીને દુકાનમાં પ્રશ્નને ઘેરા, મારા બૈરું મને મારે છે ને, મારો છોકરો માનતો નથી ને એડમિશન નહીં, એ પ્રશ્ન નહીં સામે. તમારું કલ્યાણ કરીશ પણ બીજું કંઈ નહીં જાણું, એમ કેને બેસી રહી જાય? તો આપણે કંઈક દાવો કરી શકીએ? કલ્યાણ તો એ અક્ષરભ્રમ છે. એમનું કર્તવ્ય એક જ છે કે મારું જીવનું કલ્યાણ કરવું, એના માટે સત્સંગ આવ્યા છે. એમની શું જરૂર છે કે આપણે અંગત પ્રશ્નને જાણવા, પૂછવા, એનું સમાધાન આપવું, રાત દિવસ વિચરણ કરીને? કોઈ જરૂર નથી. પોતે સમર્થ છે કલ્યાણ કરવા માટે, એક જગ્યાએ બેસીને કલ્યાણ કરશે આપણું તો આપણે ગ્રહકતાઓ માની શકીએ એમ છે. છતાં પણ કરે છે શા માટે? આપણી લાયકાત શું છે? ચાલો મને કહો પહેલા તો, આપણે એવું શું કરી નાખ્યું છે પ્રમુખ સાહેબ મહારાજ, પ્રમુખ સાહેબ આપણા માટે આટલું કર્યું, પહેલા એવી શું અપેક્ષા તેમની પાસે? એની પહેલા આપણી શું લાયકાત હતી? આપણું કેવું એ રૂપ છે, કંઈ બહુ આમ ટેલેન્ટ છે, બહુ આપણી આવડત બુદ્ધિ શક્તિ છે, આપણે કંઈ બહુ મુક્ષુતા છે, બીએપીએ સંસ્થા માટે આપણું શું પ્રદાન? આપણે તેમાં કેમ મોટા થઈ ગયા કે પ્રમુખ સાહેબ આપણા માટે આટલું બધું કરી જાય? કઈ લાયકાત આપણી? છતાં પણ આપણે આટલા આપણા માટે આટલું બધું કરે છે? આપણી કોઈ લાયકાત ના હોવા છતાં પણ, જેની લાયકાત ના હોય કેને કહેવાય? કેવો કહેવાય? લાયકાત ના હોય ને કેવો કહેવાય? છતાં પણ સ્વામીજી ક્યારે એવું કીધું નથી. સ્વામીશ્રીનો પ્રેમ છે ને, સ્વામીશ્રી કોઈ ફરિયાદ નથી કરતા, કઈ કોઈ અપેક્ષા રાખતા નથી. આપણે જાણીએ છીએ આપણે કેવા છે, કોઈ કહેવાની જરૂર નથી. સ્વામીશ્રી તો જાણીએ જ છે, આપણે પણ થોડાક અંશે આપણે જાણીએ છીએ. છતાં પણ સ્વામીશ્રી આપણે તો કંઈક તો એમાંથી મન ના થાય કે આપણે થોડુંક કંઈક કરવું છે સામે. આ જે બિરાના પ્રસંગો છે એ હકીકત છે. એટલે આપણે કહીએ છીએ કાંઈ આમ લખી ગયા છે, ઔપચારિક છે એવું નથી. મનસ્વામી બહુ સુંદર એક ઉપસંહાર કર્યો છે આ જીવન નિરખ્યના ચોથા ભાગમાં. મનસ્વામી જે લખે છે, પોતે કહે છે કે આ જે બિરાની વાતો છે એ ઔપચારિકતા કે મનમણામણા કે આ વાણીનો વિલાસ નથી, કે આ લાગણીવશ થઈને પ્રેમના દાવે લખવું પડે છે એવું નથી, કે અલંકાર કે વિશેષણો પણ નથી, ગુરુ છે તેથી લખવું પડે એવું પણ નથી, અતિશયોક્તિ નથી, આ અતિવ્યાપ્તિ પણ નથી. આ લખવું છે, આ લખ્યું છે કારણ કે નક્કર અનુભવેલી હકીકત છે. આ મહાન સ્વામીના અક્ષરશઃ શબ્દ છે. આ લખ્યું છે એ નક્કર અનુભવેલી હકીકત છે જેના સાક્ષી લાખો હરિભક્તો છે. તમે સાક્ષી છો. અમે તો ક્યાં જૂના પ્રસંગો જાય, તમે જાણો છો બધા. વડોદરામાં તો અઢળક પ્રસંગો છે. તમે એક એક હરિભક્તો સાક્ષાત પ્રમુખ ઉપનિષદ છો. તમને ખબર છે તમારા જીવનમાં સ્વામીશ્રી કેટલી હદે વણાઈ ગયા છે. તમારા પત્રો, તમારા પુષ્પ, તમારા પુત્રો, તમારા ઘરનો ધંધાનો એક એક પ્રશ્ન તમે સ્વામી સાથે જોડાયેલા છો, તમને ખબર છે. અને આ જે પ્રેમ છે સ્વામીશ્રીનો, એની પાછળ પણ એમની કંઈ ગણતરી નથી. આમ ટેક્ટિક્સ છે, આમ સ્ટ્રેટેજી પોલિસી છે, આમ ટેકનિક છે કે ચાલો હું છે ને હવે મારે આટલી મોટી સંસ્થા ચલાવવાની છે એટલે મારે અહીંયા આ માણસની જરૂર પડશે, હવે આ માણસ પાસે મારે આવું કામ લેવાનું છે તો હવે એને છે ને ચલો આને આવી રીતે સ્મૃતિ આપીશ, મારે આની પાસે આટલું કામ કરાવવાનું છે એટલે એને એક સ્મૃતિ આપીશ, એનું નામ પૂછીશ, એને માથે હાથ મૂકીશ, અંદર પ્રસાદ આપીશ અને યાદ થઈ જશે ને, જિંદગીભર મને યાદ કરશે, મારો વશ થઈ જશે, બસ મારું કામ કરી નાખશે. ભક્તિમાં પ્રેમમાં કોઈ ગણતરી નથી હોતી. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ ગણતરી નથી. નિસ્વાર્થ પ્રેમ છે, કલ્યાણ ભાવના છે, હિતકરણી, અત્યંત આપણું હિત, પરમ હિતકારી એવા સંત છે. એવા સંતને આપણે જાણવાના છે, એવા સંતના પ્રસંગ આપણે જોઈએ છે. એવા સંત ઈ મારી રીતે કેવી રીતે જીવી ગયા એ પ્રમુખ સ્વામી મહારાજના આપણે અખૂટ અમાપ એવા સમુદ્રમાંથી માત્ર બિંદુનું જ આપણે આચમન કર્યું છે. એ પ્રસંગો એક એકમાં એવું દૈવત છે, આપણું જીવનનું આખું કલેવર એ બદલી નાખી શકે એવા છે. પ્રમુખ સાહેબ મહારાજ માટે તો મોટા મોટા મહાનુભાવ કહી ગયા કે હિસ્ટ્રી વિલ હેવ ટુ રિઝર્વ એન એન્ટાયર વોલ્યુમ ફોર પ્રમુખ સ્વામી મહારાજ. ઇતિહાસનો જ્યારે ઇતિહાસ આખો લેખાશે, એક બે પાના નહીં, એક અધ્યાય નહીં, સ્વતંત્ર આખો ગ્રંથ. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં એક વિશ્વકોશ છે, સમર્પણનો વિશ્વકોશ, પ્રેમનો વિશ્વકોશ, સહિષ્ણુતાનો વિશ્વકોશ, ક્ષમાયાચનનો વિશ્વકોશ, ધીરજનો વિશ્વકોશ. એક એક ભાવનો, એક એક ગુણ તમે લ્યો, પરંપર નેતિ નેતિ, એ નેતિ નેતિના પણ કદાચ કંઈક આપણા અંશને પામી શકે, એક પ્રસંગ પણ આપણે જો આપણા જીવમાં એ અડાડી શકીએ એ પુરુષ. આમ તો હજી આપણે પ્રસંગના આધારે જ જાણે છે, ખાલી આપણે જ લૌકિક પ્રેમ ને મમત્વ ને વત્સલે એ પ્રેમ હજી આ લૌકિક ગુણ આપણે કહે છે.
આ તો એ તો છોકરા શું કહેવાય કૂતરા બેલાડા પણ જોવા મળે છે. તો પછી મગજ ઘણી વાર વાત કરે છે કે જ્યારે જ્યારે ગૌશાળામાંથી પેલી ભેંસની ગાયને વેચવાની થાય એ નાકમાં શું આવે છે, એને પણ મિલન ને વિયોગ ને થાય છે, એને પણ પ્રેમ અનુભવાય છે. તો બધા મગજ કહે છે ક્યારેક થોડા દિવસ બહાર જવાનું થાય અને પાછા પછી ગૌશાળામાં આવે બધી જ ગાયો ને વાછડીઓને બધા એકદમ તોડે વળી જાય. પ્રેમ તો એ લોકોમાં પણ હોય છે, પ્રેમની આપણે કંઈ બહુ નવી વાત નથી, આપણે પણ અનુભવી શકીએ છીએ. પણ આ દિવ્યતા છે એ અક્ષર બ્રહ્મ પોતે આવીને આપણે વાત કરે છે. જે પ્રમુખ સ્વામી મહારાજ મૂળ સ્વરૂપતાવળી પામ્યા નથી, વેદ ઉપનિષદમાં ગીતામાં જે વાત કરે છે અક્ષર બ્રહ્મ, કેવા અક્ષર બ્રહ્મ, જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે, એ અક્ષર બ્રહ્મ આવીને મને પૂછે છે તમારું નામ શું, તમે જમ્યા. જે અક્ષર બ્રહ્મ પોતે ભગવાનનું અખંડ ધારક સંત, મહારાજે કીધું કે જગતનો આધાર છે એ કુટુંબનું નહીં, ચાર દિવાલનું ઘર નહીં, સમગ્ર બ્રહ્માંડના જીવનો પોતે આધારરૂપ છે, જેની શક્તિએ કરીને એમના આંખમાં પ્રકાશનારા ભગવાન છે, માટે એમની શક્તિએ કરીને સમગ્ર બ્રહ્માંડના જીવન આંખમાં પ્રકાશ શક્તિ મળે છે, એમના પગમાં ચાલનારા ભગવાન છે એટલા માટે સકલ બ્રહ્માંડના જીવોને પગમાં ચાલવાની શક્તિ મળે છે, એમના અંગો અંગમાં ભગવાન રહ્યા છે, એ શક્તિથી આખા બ્રહ્માંડના જીવોને એક એક ઇન્દ્રિયોમાં એ શક્તિ પ્રાપ્ત થાય છે, એ ભગવાનનું સ્વરૂપ આપણે મળ્યું છે. જે ભગવાનનું સ્વરૂપ વિચાર કરજો, મહારાજે વાત કરી કે જ્યારે એ ભગવાનનું સ્વરૂપનું ચિંતવન આંખ મીચીને ચિંતવન કરીએ છીએ ત્યારે 14 બ્રહ્માંડનું સુખ એ ત્રણવત ભાસે છે. આ એ ભગવાન તો પોતે સાક્ષાત અંગોંગ ધાર્યા છે. મહારાજ કહે છે સારંગપુરના પહેલા વચનોમાં કે ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન એના ઉપર અનંત કોટી બ્રહ્માંડનું સુખ વાળી ફેરી નાખી દે, એક નિમિષ માત્રનું દર્શન એ ભગવાનનું તેમને અખંડ સાક્ષાત્કાર છે. એ કઈ ભૂમિકાએ પોતે પહોંચ્યા છે, જે મહારાજ કહે છે કે એક ભગવાનના એક રૂમમાં જેટલું સુખ સમાયેલું છે એમાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ એના કોટીમાં ભાગમાં પણ ના આવી શકે, એવા ભગવાન એક રૂમમાં આટલું સુખ હોય તો એના તો અંગો અંગમાં, નાકમાં નાક, આંખમાં આંખ, કાનમાં કામ, અંગો અંગ પર ધાર્યા છે. એ કઈ ભૂમિકા છે, જગત તદ્દન લિપ્ત છે, જેની કોઈ વાસના નથી, આ જગ જગતમાં કોઈની રસ નથી. એ સત્પુરુષ આપણી સાથે રહીને મારા માટે જીવન જીવી ગયા. મારે સામની વાતમાં લખ્યું કે જ્યારે અક્ષર દ્રષ્ટિ એ પામે ત્યારે આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ ધડકો ના થાય. શું વાત કરી ગયા, અક્ષરની દ્રષ્ટિએ પામે તો બ્રહ્માંડનો પ્રલય થાય તો ધડકો ના થાય, એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એમના રોવડે રોવડે બ્રહ્માંડનો ફળે છે. એ પ્રમુખ સાહેબ મહારાજ, મારે દુઃખી દુખ્યા થાય છે, મારે સુખી સુખ્યા થાય છે, આપણા જેવા કેવા થઈ ગયા છે, અને આપણે ક્યાં ને એ ક્યાં. સંગાતમાં આપણે પેલી વાત કરી હતી કે એકાંતિકમાં અને સત્સંગમાં કેટલો ફેર, તો જેટલો કુસંગીમાં અને સત્સંગીમાં ફેર એટલો ફેર. બીજા શબ્દમાં જો કેવું હોય તો પ્રમુખ સાહેબ મહારાજ અને આપણામાં કેટલો ફેર, તો જેટલો બિન લાદીન અને આપણામાં ફેર એટલો પ્રમુખ સાહેબ અને આપણામાં ફેર. આપણે બિન લાદીન પોતે નાહી ધોઈને પૂજાપાઠ કરે છે, પંચવટ માન પાડે છે, ધર્માદો આપે છે, એના ઘરે પ્રકાશ આવે છે, આપણે સત્સંગી છે, છતાં પણ જ્યારે આપણે કુસંગી થકી કેટલા જુદા પડે છે. ખાલી એક બે કલાકની બસની મુસાફરી આપણે કરવાની હોય, બાજુમાં કોઈ કુસંગી આવી ગયો હોય, આપણે ત્રાસ થઈ જાય, એમ મોઢું ગંડાતું હોય, દારૂ પીધો હોય, સિગરેટ પીતો હોય ત્યાં, અને આમ પૂજા નાવાનું તો કહેવાનું જ ના હોય, આમ ત્રાસી આમ ક્યાં ઉતરે તો સારું, ત્રાસી જાય આપણે, તો આપણે પ્રમુખ સાહેબ મહારાજ કેવા લાગતા હશું. આ જગતની બધી વાસનાઓ ને દોષ ને પ્રકૃતિ ને મનના બધા જે બધા જે પ્રદૂષિત બધી જે વાતો આપણી, છતાં પણ આપણા માટે જીવી ગયા તો એ આપણે ક્યારે પામી શકશું, એ જ વાત ફરી. યુ રીડ, યુ ફગેટ, યુ સી, યુ રિમેમ્બર, યુ ડુ, યુ નો. અંતે તો આપણે કરવાનું જ છે, શરૂઆત કરીએ આપણે ટુ રીડ અને પછી યુ સી. પ્રત્યક્ષ હાજર છે આ પૃથ્વી પર, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન આ પૃથ્વી ઉપર સદહે વિચરી રહ્યા છે. લાભ લઈ લો ને ભાઈ સાહેબ, તમે તો બધા ગ્રહસ્થો છો, તમે બધા સ્વતંત્ર છો, તમારી પોતાની ગાડી બધી સગવડ અહીંયા છે, તમારે કઈ જોડનો પ્રશ્ન નથી, તમારે કોઈને પૂછવાનું નથી કોઠારી ફૂટાડીને, તમારે તો ભગવાન નજીક 100 કિલોમીટર પ્રમુખ સાહેબ નજીક હોય ને પહોંચી જ જાઓ, શનિવાર રવિવારે લાભ લઈ જ લો એમના દર્શન. જે પુરુષને દર્શન માત્રથી આંખના પાપ પડી જાય, જેની વાતો સાંભળવાથી કાનના પાપ પડી જાય, કદાચ દૂર ના જવાય તો નજીક ના જવાય, દૂર હોય, પરદેશ હોય, તો જેનું સ્મરણ માત્રથી મનના પાપ પડી જાય એવા સાક્ષાત પુરુષ આપણે મળ્યા છે, તો થોડુંક એના વિશે આપણે વાંચીએ, એનો પ્રત્યક્ષ લાભ લે, એનું સ્મરણ કરે, એના વિશે વાંચીએ, અને એના આધારે આપણું જે સ્વામીનું આપણું સ્વપ્ન છે, આપણે કેવા બનાવવા છે, આપણે કેવા થવાનું છે, તો હકીકતમાં એનો દાખલો સફળ થયો કહેવાશે. શ્રી સ્વામિનારાયણ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे तपासी ने जुए तो आ जीव तो केवल प्रकृति ने ज भजे छे, पण देह गुजरान पर शरत रहती नथी। अने अवश्य होय एटलू तो करवू पड़े, પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે, ઇત્યાદિ સુવાન કરે છે, પણ તેનો તપાસ કરતો નથી। તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમે જ નથી। આપણે તપાસીને પોતાને તપાસીને જોઈએ કે આવું છે દેખાશે, નહીં તો એમને બધું ચાલુ જશે, કાંઈ ખબર નહીં પડે। તો તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે। પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ, પોતાના સ્વભાવ ઉપર એને તાન રહે છે, બીજું ભગવાનમાં નહીં પણ પોતાના સ્વભાવ સાથે લેવા દેવા છે। પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી। દેહ તો છે, એને આપણે ખાવું ખવડાવવું પીવડાવવું પડે, બધું કરવું પડે, પણ એટલું રહેતું નથી, એમાં લીન થઈ જાય છે, આપણે પ્રકૃતિને વશ થઈ જઈએ છીએ। અને અવશ્ય હોય એટલું તો કરવું પડે, અવશ્ય હોય એટલું તો કરવું જ પડે, ખાવું પીવું ઊઠવું બેસવું એ આપણે કરવું જ પડે, એમાં ચાલે એવું નથી। પણ આ તો પ્રકૃતિનો વશ થઈને બોલે છે, આ તો પોતાના સ્વભાવને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસીએ છે, સૂઈ રહે છે, ત્યાંથી સુવાન કરે છે, પણ તેનો તપાસ કરતો નથી। તેને દરવાજાવાળા દેખે છે, બીજા તો ગમે જ નથી। એટલે આપણે ખરેખર અંતરદૃષ્ટિવાળા હોઈએ તો આ બધી ખોર પડે, નહીં તો બધું ચાલ્યું જ જાય, આમ લોલે લોલ, બધું ખાવું પીવું ઊઠવું બેસવું એ કરવાનું છે, પણ એમાં મનથી જુદા પડવાનું છે, મનથી ભગવાનમાં ચિત્ત પરોવવાનું છે, અને પ્રકૃતિને વશ થાય એટલે જો આપણે ખબર ના પડે, સ્વામી તો કહું કે બીજા તો ગમે જ નથી, તે તો દરવાજાવાળા દેખે છે, બીજા તો ગમે જ નથી, એટલે આપણે પણ આપણા ઉપર પણ આવે અને આપણા ઉપર લેવું તો ખબર પડે કે ખરેખર આવું છે। પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા દેખે છે, બીજા તો ગમે જ નથી। માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે, અવશ્ય ઉપર જો જેટલું કરવું પડે એ કરી લેવું, એ કરવાનું છે, તો અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય। જો કેટલી મોટી વાત, ગુણાતીતાન સાંઈ મહારાજ અને સત્પુરુષ એની દ્રષ્ટિ થાય, આપણે થોડુંક અંતરદૃષ્ટિ કરીએ અને આપણે શું કરીએ છીએ, શું કરવાનું છે એના પર ધ્યાન રહે તો મોટા પુરુષની દ્રષ્ટિ એના પર થાય, નહીં તો મોટા પુરુષની દ્રષ્ટિ ગમે પર નથી પડતી। આવું વર્તન હોય, પોતાનો સ્વભાવ જુએ અને એના ઉપર ખબર રાખે તો મોટા પુરુષની દ્રષ્ટિ પડે, ને બીજા તો ગમે જ નથી। માટે અવશ્ય ઉપર સતત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના પર દ્રષ્ટિ થાય, ને પદાર્થના તો દિવસે ઢગલા થાય છે ને વરી થશે। હવે તો આ ગુણાતીયન સ્વામીના વખતની વાત છે, તે વખતે ક્યાં પદાર્થ હતા, પણ તો સ્વામી કહ્યું કે પદાર્થના દિવસે ઢગલા થાય છે,
ને વરી થાશે નહીં અટકે. એટલે અત્યારે તો આપણે જોઈએ કે આ નિષ્કવાન સ્વામી પથારી ક્યાં હતી, ઘેલા કાંઠે, ગુણાત્યાન સ્વામી ઘેલા કાંઠે પથારી. અને આપણે આજે આપણે જોઈએ તો કેટલું બધું, કેટલી બધી સગવડ છે. તો સ્વામીએ કહ્યું કે સગવડની વાત વાંધો નથી, પણ તમારે મન ભગવાનમાં રહેવું જોઈએ. પદાર્થના દિવસે ઢગલા થાય છે ને વરી થાશે, તે તો બંધ નહીં થાય. અત્યારે આપણે ગમે એટલું બંધ કરીએ પણ એ તો થવાનું જ છે, ઢગલા જ થવાના છે. આપણે ઉમેરતા જઈએ, વરી કાંઈક સારું લાગે એ ઉમેરતી, સારું લાગે ઉમેરતા જઈએ. અને પાછી મરવાની તો વાત જ નથી, બધું આપણે ઢગલા થાય થયાથી કરે છે. ને બંધ કરવું તો પૃથ્વી મળવા જેવું કઠણ છે. ને પદાર્થ આયા જ કરે છે, આયા જ કરે છે. અને બંધ કરવું તો પૃથ્વી મળવા જેવું કઠણ છે. આખી પૃથ્વીને મળવું હોય કેટલો દાખલો પડે, કેટલું કામ. પૃથ્વીને ઢાંકવું હોય ચામડાથી અને કોઈ પણ પદાર્થથી ઢાંકવું હોય કેટલો દાખલો પડે, એ થાય જ નહીં. એમ સ્વામી કહ્યું કે પૃથ્વી મળવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે. ન ભોગવવું એ તો જોડા, ન ભોગવે તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. એટલે અંતર્દૃષ્ટિ રાખીને પદાર્થ ભેગા ન કરવા અને કાઢતા જ રહેવું. એ આપણે ગઈકાલે કોઠારી સ્વામીને વાત કરી, સ્વામી અમે તો કહ્યું કે તમે ફરાર કરવાનું રાખો, પણ સાહેબ કે મારે પાણીથી ચાલે છે, બીજું કાંઈ જોઈતું નથી. અંતર્દૃષ્ટિ એ તો આપણે પરાણે કર્યું તો માંડ ફરાર કરવાનું રાખ્યું, પણ એ તો મારે કહે છે બધું પદાર્થ પાણીથી અને એનાથી ચાલે છે, કોઈ જરૂર નથી. તો જે આ કેટલી અંતર્દૃષ્ટિ, કેટલું એટલે એવું આપણે રાખવું, ખા ખા ન કરવું, ભોગવ ભોગવ ન કરવું, દીધે જ રાખવું એ ન કરવું, પણ પાછી વારીને જેટલું જોઈએ એટલું અવશ્ય એટલું ભોગવી લેવું. ને બંધ કરવું તો પૃથ્વી મળવા જેવું કઠણ છે, ને ન ભોગવવું તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી, એ વિના બીજો ઉપાય નથી. એટલે જે ન ભોગવવું એ વાત આવી, આટલું જ કરવાનું. તો મોટા પુરુષની દ્રષ્ટિ પણ એના ઉપર પડે, મોટા પુરુષની દ્રષ્ટિ પડે તો કેટલું મોટું કહેવાય, કેટલું મોટું કામ થાય. એ દ્રષ્ટિ શિવ બ્રહ્મા બધા તલસે છે એ દ્રષ્ટિ પામવા માટે, પણ જો એને એ બધું પ્રાપ્ત નથી અને આપણને સુગમ છે, એ સુગમ એટલે આપણે હાવ પાણીમાં બેસી જઈએ છીએ એટલું સુગમ કંઈ, એટલે એના માટે તો બીજો ઉપાય નથી, ન ભોગવવું એટલું છે. સ્વામિનારાયણ હરિએ સ્વામીએ વાત કરી, સંત કે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, સંત કે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. મન ધાર્યું કરવું છે બરાબર છે, પણ કનિષ્ઠ કહેવું, ત્રીજો થર્ડ ક્લાસ માં નંબર નાખે આપણે, પણ સંત કે તેમ કહું તે શ્રેષ્ઠ છે, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને મનગમતું કરતો હોય, હવે જો મનગમતું કરતો હોય
થર્ડ ક્લાસ કરતો હોય, મનગમતું કરતો હોય, તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. જો મનગમતું કરતો હોય એટલે મનમાં આવે એમ કરે રાખે અને બીજું કોઈ પૂછે નહીં, એ સંત કેમ તો કરે જ નહીં, બીજું બધું કરે. તો સ્વામી કહું કે મનગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલા મારે સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને બીજી બાજુ શું કહ્યું સાંભળવા જેવી વાત છે, અને જે ત્રણ ટાણા ખાતો હોય ને આળસુ હોય એનું ઊંઘતો હોય એવી રીતનો દોષી યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંગે તેમ કરે તો તે અધિક છે. હવે આને કોને કોને નંબર આપે, આળસુ હોય ઊંઘતો હોય અને બધા એવા દોષી યુક્ત હોય, એને માર્કેટમાં મૂકો તો એ માઇનસમાં જાય. પણ તો સ્વામીએ કહ્યું કે બધું પૂજન મનગમતું મૂકીને સંત કેમ કરતો હોય તે અધિક છે, ભલે ઊંઘતો હોય ખાતો હોય પીતો હોય એવા દોષયુક્ત હોય, પણ સંત કે તો સંત તો બાકી રાખે નહીં, એ તો બધા દોષ કાઢી નાખે, એટલે એ શ્રેષ્ઠ છે. ને સંત કે તેમ કરવું તે નિર્ગુણ છે, સંત કેમ કરું તે નિર્ગુણ છે. ચોથી કક્ષામાં મૂકી ગયા આપણે રજોગુણ તમોગુણ સત્વગુણ અને એનાથી પર નિર્ગુણ છે. ને સંત કેમ કરવું તે નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. મનગમતું કરે સગુણ છે, એનો બધા દોષ આવીને વસે. અને આ ત્યાગી બેઠા છે ત્યાં પણ અડધા તો મનનું ગમતું કરતા હશે. જો ગુણાધિકાન સ્વામીના વખતની વાત છે, તો આપણે તપાસ કરવું કે આપણે શું કરીએ છીએ. એટલે ગુણાધિકાન સ્વામીના વખતની વાત છે, એ આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનનું ગમતું કરતા હશે. સ્વામી 300 સાધુ બનાવેલા એટલે 150 તો મન ધાર્યું કરતા હશે સ્વામી કે. ને ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા છે, ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. તો ગ્રહસ્થને તો છૂટ જ છે, એ માની લે છે છૂટ જ છે, છૂટ નથી. ગ્રહસ્થ એ બધા ઘણા માની લે છે કે અમે તો ગમે કરીએ, અમે તો ગ્રહસ્થ છીએ, એવું મનમાં આજ્ઞા પ્રમાણે કરવું અને સંત કેમ કરવું તે શ્રેષ્ઠ છે. ભલે ત્યાગી હોય ગ્રહસ્થ હોય પણ તો પણ એને છૂટ નથી, એને સંત કેમ તો કરવું પડે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. એક જણ વાત કરે બહુ સારા છે બહુ આવા છે એ પ્રમાણ નહીં, 10 જણ પ્રમાણ કરે બધા જુદા જુદા ક્ષેત્ર પ્રમાણ કરે તો ખરું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરેવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનારને કરનાર એવા તો કોઈક જ હોય. ભલ ભલા અમકી ગયા સિકંદર અકબર બધા પાસે એ મૃત્યુ થાય એટલે પતી ગયું બધું, ગમે એટલે મિલકત હોય ગમે એટલું બધું હોય પણ તો એ મૂકીને જવું પડે છે. એટલે એ એવો વિચાર રાખવું કે આપણે એક દિવસ મૂકવું જ પડશે તો આપણે સારું રહેશે. આ વિચાર દ્રઢ કહીને રોજ વિચાર કરું.

कल्याणदाता से, बाकी आत्मनिष्ठा से विषय साथ व्यवहार करावे, ધર્મ છે એ બીજામાંથી પીતી તોડાવે, અને એવું પણ મોક્ષના દાતા. અને એ શ્રીજી મહારાજ અહીં પૃથ્વી પર આવ્યા અને મનુષ્ય રીતે કર્યા ત્યારે મેળ પડ્યો, નહીં તો મેળ પડાતો જ નહીં. આપણે 84ના પહેરા ટપ્પા ચાલુ રહેત, અને પણ બહુ એટલી બધી દયા કરી. અને આ ભગવાનને આ સંતો કોઈ દિવસ આવ્યા નથી, મળવા નથી, ક્યારેય એના દર્શન થયા નથી, પણ સામેથી જ એમને એટલી દયા કરી, પોતે આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણને બધું લાભ આપ્યો. અને પછી એટલું નહીં, ગુરુ પરંપરા રાખી અને એના દ્વારા મોક્ષનું કામ. તો જો મોક્ષનું કામ અખંડ રહે, અને ભગવાન સંત એ મોક્ષ મોક્ષ માટે જ છે, બીજું કોઈ કાર્ય માટે. તમારે મકાન લેવું દેવું આવું એના માટે નથી, એ મોક્ષ માટે જ છે. એ અને મોક્ષ ભગવાન સાથે સંબંધ ધરાવે છે. મોક્ષ અને ભગવાન, ભગવાનમાં પીસી બીજેથી બધેથી પીસી તોડીને અતિ નિર્વાસનિક થઈને એક ભગવાનના જોડાવું, એ જ મોક્ષ છે, એ જ વધુ સરસ છે. જો સત્સંગ વ્યસ્ત હોઈશું, એવો તપ, વૈરાગ, ધ્યાન, ભજન એના કારણે વાસ થતો નથી. જે આ તપ એ સત્સંગ નહીં, વૈરાગ એ સત્સંગ નહીં, એક એક વસ્તુ જોઈએ એ બધું સત્સંગ છે. છતાંય કૃષ્ણ ભગવાને એમ કેમ કહ્યું કે આજે સત્સંગ કહી જે વાસ થવું છું, એવો કોઈ સત્સંગ શું? તો બીજા બધા તો જે હોય એ, પણ આપણે તો ગુણાતનભાઈ મહારાજ મળ્યા એને એકાંતિકને હાથ જોડવા અને કેમ કરે એ સત્સંગ. કેટલું બધું સહેલું બધું એકદમ. હવે એ કંઈક જંગલમાં તપ કરવા જેવું ઉદય માથે લટક એવું કંઈ કહેતા નથી. આપણી સામાન્ય જે આજ્ઞા છે એ જે કરી શકે મનુષ્ય એ જ આજ્ઞા કરે છે. અને એમાં એટલે કેટલું બધું અનંત અનંત સાધનોના એક બાજુ મૂકીને એક બે પૈસાની વાત જે આપણે નિયમ પાડવાના જ હોય એમાં એક ભગવાન કે અને સંત કે એમ કરવું એ જ મોક્ષ. ક્યાં કીડી અને ક્યાં સાવધાન એ હોકારો કરે આખું જંગલ ધૂતી જાય અને એ જીવ માખીના દેહમાં આવે કાંઈ ના કહી શકે. એટલે એમાં સ્વામીએ ખાસ આપણને કહેવામાં કે તમે આ મુક્ત છો, તમે આ ધારો એ કરી શકો, પણ ધાર એમાં કંટ્રોલ લો. એ આથી બધાની સામેથી ઢાંકી રાખી છે, નીકળતો ક્યાંય ના ક્યાંય ઉડી જાય, દેહમાંથી નીકળી જાય, પણ બધાને સાવથી ઢાંકી. એટલે પછી આપણે ગમે એમ કરી શકીએ, પણ એમને મહારાજને બીજું જ કામ કરાવવું છે. ડાયવર્ટ આમાં ડાયવર્ટ થઈ જાય તો અનંત પ્રકારની સિદ્ધિ બધું મળે, પણ મોક્ષ ના થાય.

અમારા જ મોક્ષ માટે જ આપણને આવા રાખ્યા છે, અસમર્થ રાખ્યા છે બધી. અને એ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એમાંથી જ, એ જંતણામાંથી પાર પાડવાનું છે. બીજું કોઈ આશય નથી. એ તો બધું કરી શકે, બધું જ. એટલે આપણે તો જે આપણે નિયમ ધર્મ પાળવા અને ભગવાનનો આશરો દૃઢ રાખવો અને ભજન કર્યા કરું, સેવા કર્યા કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ વાત કરે છે. શ્રીજી મહારાજ કોણ છે? ભગવાન. એમની ઉપર કોઈ સત્તા ખરી? હવે એવા ભગવાન બોલે છે તે આ બધા મનમાં ધારવું, અને બીજું કાંઈ કરવા નથી. મહારાજ કહે છે

0: भले हमारी सेवा ना करतो हो, એટલે પર્સનલ વ્યક્તિગત સેવા કેટલાક મળે, મહારાજ એક અને આપણે અનેક. તો મહારાજ ખરો રસ્તો અને બીજો રસ્તો, સચોટ રસ્તો મહારાજ કહે છે. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. શ્રીજી મહારાજ વાત કરે છે, બીજો કોઈ નથી કરતો. અને મહારાજે શું વાત કરી, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય. ઓનલી ઓનલી હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તો બીજું કરવાનું શું? આ એક પકડી રાખીએ ને બધું પાર પડી જાય. આટલી જ આજ્ઞા મહારાજની પારવાની, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય. શું હરિભક્તના ગુણ કહેતો હોય? અવગુણ કહેતો હોય એવી નથી વાત કરી, હરિભક્તના ગુણ કહેતો હોય. ગુણ આટલી જ વાત છે, હરિભક્તના ગુણ કહેતો હોય, બીજી કોઈ વાત નથી કરતા. તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા, આપણે થોડીક સેવા થઈ જાય ને. મહારાજે બીજી વાત કરી કે એક આપણે તલભાર કરીએ મહારાજ માટે, એ મેરુ સમાન માને છે. તલભાર કરીએ તો મેરુ સમાન માને છે. તો આમાં પડવાની વાત છે, હરિભક્તના ગુણ કહેતા બીજું કાંઈ વસ્તુ નહીં. અવગુણ નહીં, બીજી લપ્પન છપ્પન નહીં, કાંઈ નહીં, આટલું જ. હરિભક્તના ગુણ કહેતો હોય તો ના કહી શકીએ આપણે? નથી થતું. બીજું બધું કરીએ પણ હરિભક્તના ગુણ કહેવાની વાત અલગ રહી. પણ આટલું જ, હરિભક્તના ગુણ કહેતા બીજું કાંઈ સમજવાની જરૂર નથી. બીજું સમજવાની જરૂર ખરી, હરિભક્તના ગુણ કહેતા ગુણ અવગુણ ઓળખે તો વાત છે ને. પણ આટલું જ છે, હરિભક્તના ગુણ કહેતો હોય. બધા વાત ફિટ બેસી ગઈ? ચૈતન જંબુરિયો. જો કેટલું સહેલું છે, કેટલું સહેલું છે. હરિભક્તના ગુણ કહેતો હોય પણ કોણ જાણે, આપણે કહી શકતા જ નથી. અને ગુણ કહીએ તો ભેગું અવગુણ નું પૂછડું હમણાં જે ના પાડી, મારો લાત બધી જે વાત કરી ના પણ નથી કહી. ગુણ સેવા ગુણ જ કહી છે, બીજી વસ્તુ કઈ જ નથી. ગુણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા, મહારાજની એક તલભાત્ર માત્ર કરીએ સેવા તો મેરું સ્વન મને છે. તો આ તો અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલો ફરક છે. પણ આપણા ભેજા કેવી રીતે કામ કરે છે ખબર ના પડે. એકદમ સાવ સીધી સિમ્પલ વાત છે. સારા 20 කරන හරි වත්නා ගුණ ගවන අවගුණ නිවහතත් නේ අවගුණ පරේ අපිට බෙගු කරියේ තක්ලිෆ ආසේ ගුණ කයේ වන් බෙග බෙගු පුචුළු අවගුණ ආයේ පජාට්ලි තිය ටක්කේ ගුණ කවාරිය පසි විජුකයි නා කරියේ විජු તો મહારાજે અતિશય સેવા કરી માન્ય કેટલી મોટી વાત અતિશય શ્રીજી મહારાજની અતિશય સેવા શ્રીજી મહારાજ અને મહારાજ પોતે જ વાત કરે છે કે એને અમારી અતિશય સેવા કરી માન્ય છે તો આટલું કરવાનું છે બીજું અને બીજી વાત મહારાજ ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય અપાર કૃપા કેટલી મોટી વાત ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય પણ જે હરિભક્તનો અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય ધામમાં જવા માટે બધી માથાકૂટ કરીએ ધામમાં ના જવાય શું દોર્યું બરાબર ધામમાં જવા માટે આ બધું કરીએ છીએ આપણે જે કંઈ કરીએ છીએ આ કીર્તન જે તમે કરો છો બધું ધામમાં જવા માટે કહે અને મહારાજ કહે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય પણ આવું ભક્તનો અવગુણ લેતો હોય તો ધામમાં ના જાય નાહી રહ્યા ધોઈ બધું પરવારી તો જો આટલું સાચવાનું સત્સંગમાં આટલું અને જો શ્રીજી મહારાજથી લઈને ગુરુ પરંપરા અને હજારો હરિભક્તો હજારો એકાંતિક હરિભક્તો આ કંઈ રસ્તામાં પડ્યું નથી સાક્ષી છે હજારો એકાંતિક હરિભક્તો એ બધાએ ગુણ ગાયા છે બધા ભક્તોને ગુણ ગાયા છે તે એટલે એટલું બધું કરીને મૂકી દેવું બીજું આગળ વધવું નહીં અવગુણમાં પડવું નહીં બીજા જે આપે એ બધું મન ધાર્યું છે અવગુણ લેવો એ મન ધાર્યું છે બધું તે એમાં ચડવું નહીં એમાં પડવું નહીં અને સત્સંગ સાવ સીધું સરળ છે જોવા કરે અને નહીં તો અવગુણ લઈએ તો માર અવગુણ એમાંથી બધું રામાયણ ઊભી થાય બધું મહાભારત ઊભું થાય અવગુણ એક જણનો અવગુણ લઈએ અથવા મનમાં તમને હશે કે આ ઠીક છે ગુણ કહેતો હોય પણ મનમાં અવગુણ વિચારતો હોય મોડે ગુણ કહેતો હોય અને મનમાં અવગુણ આ બધું ઠીક છે મારા ભાઈ આ એક તો અવગુણ છે જ બધું મેં શ્રીજી મહારાજે મધ્યના 63માં વાત કરી કે સંતો ભક્તો બધા એ બ્રહ્મની મૂર્તિ છે તેમાં મનુષ્યભાવ લાવવો જ નહીં કે અરે શ્રીજી મહારાજ પુત્ર વાત કરે તો આપણે બધી ક્યાંથી ખેંચી ખેંચીને લાવીએ અવગુણને બધી વાત તો મારા શ્રીજી મહારાજ પુરે સંતો ના હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે તેમાં મનુષ્યભાવ લાવવો જ નહીં મહારાજ આજ્ઞા કરે અને આપણે લાવવો જ આમ સત્સંગ જોવા જઈએ તો એકદમ સાવ સરળ છે પણ આપણે મન મન ધેરું કહીને ઉછાળું ઊભું કરીએ અને લાંબુ લાંબુ બધું ના કરવાનું બધું કરીએ ભગવાન કેવા ભગવાન મળ્યા ક્યારે મળ્યા નથી, ક્યારે મળ્યા નથી. અનંત કલ્પ વિદ્યા, અનંત અનંત વર્ષ નહીં, અનંત કલ્પ. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ એવા અનંત કલ્પ વિદ્યા તારે આ ભગવાન મળ્યા છે. અને આપણે 2 પૈસા આગો પાછો કરીને આ આટલી મોટી પ્રાપ્તિ ખોઈ નાખી, કેવું કહે? 2,000 રૂપિયા મળતા હોય અને તમે તે વખતે ઘાસ ખોદવા જાઓ, કઈ ઉર્ગાઈ કે જોવું આ મહારાજ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે, ક્યારે મળ્યા નથી અને આપણે મળ્યા છે. તો આ ખોઈ ના નાખો, 2,000 રૂપિયા મળતા હોય અને 2 પૈસા માટે બધું ખોઈ નાખીએ, એના જેવું થાય. શ્રીજી માને ભગવાન માનો તો, નહીં તો બધું કઈ નહીં. શ્રીજી મા અને સર્વોપરી ભગવાન માનો, એમના ઉપર કોઈ સત્તા નથી, એવો દ્રઢ નિશ્ચય તમને થઈ જવો જોઈએ. અને પછી આ બધી વાત કામમાં આવે, એ તો આ વાત કોઈ કામમાં ના આવે, કોઈ કામમાં ના આવે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી છે જે હરિભક્તો રખે ધ્રુવ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગયા કરે. રાત દિવસ શું કરવાનું? રાત દિવસ ભક્તોના ગુણ ગયા કરે, એક સેકન્ડે નો રહે, ગુણ ગુણ ગયા કરે. એ વાત કહીએ એમાં અંતરમાંથી જે ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા, આવા ભક્તો હોય એ સેવા કરે. સેવા બધા કરે છે પણ આવા ભક્ત આવી સેવા કરે, એવા ભક્તની સેવા અંગીકાર આ ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે, છાતી ભરે એવું નહીં કરવાનું, છાતી ઠારવાની. એ મોટા મોટી સેવા છે, ત્યાં બીજી બધી સેવા કરો, ભગવાનની છાતી ઠરે એથી મોટી કઈ સેવા કરે. તો આટલામાં જ ત્યાં સૌરૂપ ગોઠવી ગયું તો કામ થઈ જાય. બટ આપણે સૌરૂપ ગોઠવતા જતા હોય ને અવરૂપ કરી નાખે, આપણા સ્વભાવ ને બલી હારે સ્વભાવ બધો કૂચા કરી નાખે. આપણા સ્વભાવ આપણને નડતા આપણને લાગે નહીં. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે ધ્રુવ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કરતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કોઈ અમારી સેવા કરે, ભલે સેવા કરે, સેવા તો બધા કરે છે પણ સેવા સેવાઓ ફેરે છે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, જો આ મામલો ઊભો કર્યો, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પ્રયત્ન હોય, આમ ભગવાનના દર્શન કરતો હોય, બીજાના અવગુણ જોવા પ્રયત્ન હોય, આ બધું આપણે તપાસન, આપ પોતે જાતે તપાસન. તમે કોઈ નહીં કહે, તમને કોઈ આવી ન કહે, તો જાતે તપાસન તો જ ખબર પડશે કે હું શું કરું છું, હજામત કરું છું, સત્સંગ કરું છું, હવે સ્પષ્ટ દેખાશે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરત તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે સેવા કરતો હોય, બીજાનું ડાઉન થાય, બીજાની ગણતી નહીં, એ રીતે સેવા કરતો હોય. સેવા કરે બધા બરાબર એવી સેવા, પણ આવા આવના લોચા લાપસી ભેગું લોચો લબાચો ભેગું લઈને ફરતો હોય તો મહારાજ કે કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના ગુણ જોવા પ્રસ્થાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાનને ડરાવવાનું આ એક જ, બાકી ભગવાન ડરાવવા નથી, પણ આવું કરે તો ભગવાન ડરી જાય છે, હેન્ડઝઅપ કરી જાય છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. વજ્ર તો લોખંડ કરતો થાય કેટલો સ્ટ્રોંગ હોય, હવે એનો પ્રહાર કરે કેવો, કેવો મનમાં ભાવના થાય. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે નિત્ય નિત્ય નવી નવી સેવા કરે, તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. આપણે વધવાનું કે ઘટવાનું, સત્સંગમાં આવ્યા તે દિવસથી ચડતો ને ચડતો રહે. આપણે થોડાક આગળ વધ્યા પછી ઘટતો જાય, કોઈ કિંમત જ નહીં સત્સંગની. સત્સંગ બે પૈસા તમારા મનમાં, બે પૈસા કિંમત તો આવું થાય. કોણ કેવી ને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. ભગવાન બધું બધું જાણે છે, કોણ કેવી સેવા કરે છે, કઈ રીતે કરે છે, પણ બોલે નહીં. એમને આપણને આગળ લેવા છે એટલે બોલતા નહીં, પણ બધું જાણે છે ખરું, બધું જ. કોણ કેવી ને કેટલી સેવા કરે છે ત્યાં જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, જે મહારાજ કોઈનું અહિત કરતા નથી. જે અહિત થાય છે એના કર્મે કહીએ, એના કરો જે કાર્ય કરે છે એને કરીને એનું અહિત થાય, પણ બાકી ભગવાન કોઈનું અહિત કરતા નથી, દંડ દેતા નથી, સજા કરતા. એ બધું આપણા મનમાં હોય એ ભાવ કાઢી નાખવા. અમે કોઈનો અહિત કરતા, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળો પ્રાપ્ત કરે છે. તો જે એટલે આ સીધી સરળ સાચી વાત છે. અને આપણે ભગવાનને માન્યા છીએ ખરેખર તો બધું કામ થાય, નહીં તો એક કોડી કોઈ અર્થ નથી. જો ભગવાનને માન્યા હોય તો સાચા માન્યા હોય ભગવાન પછી, પણ સાચા બોલા માન્યો ને, સાચા બોલા તો બધું એમ આવી ગયું. સાચા બોલા તો આ બધી વાત કરે છે. તેવી રીતે આપણે સત્સંગમાં રહેવું, દીન આધીન રહેવું, નમતા રહેવું, દાસના દાસ થવું, મહિમા સમજવો બીજાનો. પોતાનો બધા સમજે પણ બીજાનો મહિમા સમજીએ તો કામ થાય. સહજાન સાંઈ મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોટા સદનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કેવી વાત થઈ જાય, મનને મારવું પણ તેનું કયું ના કરવું. જેમ બકરાને મોઢામાં જવો ભરીને મારે છે તેમ કરવું, Pues su amiga. Una de tantas amigas que han subido. Pan, vata y bacrana, morama, yo barine, pachi en el tipe, en el pachi en el catalcare, y vudu, ay, pan somia, que haré yo vudu, y vate. Dukma mota santra nirantar mota santra nirantar prasangrapu. Nirantar to apne kaisi rahe tamatya ameya kaisi nirantar pan swami ke nirantar etle emnu je kayu hai je emni ruchi hoy marzi hoy e samay drishti rakhi. મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખો તેમાંથી કોઈક સમય કે એ વાત થઈ જાય મનને મારું પણ તેનું કયું ના કરવું મનને સારી પેઠે જોડવું એનું કયું ના કરવું મન બધું બગાડે છે બધા કામ બગાડે છે મનને મારવું પણ તેનું કયું ના કરવું મન બધું અભળાવે છે બધું જીવન બગાડે છે મનને તાબે થયું એટલે બધું જીવન બગડે ભગવાનને તાબે થવું મનને તાબે ન થવું ભગવાનને તાબે થવું અને ભગવાન મનમાં રાખવા બીજું બધું મન મન કહે એ બધું કચરો ના રાખવો મન કે કચરો ના રાખવો ભગવાન કે કચરો ભગવાન કે દિવ્યતા રાખવી એમ મહારાજ કહેતા ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું તો અટંટ ના રહેવું ઘણે નમે પણ મનમાં અટંટાઈ રહે મનનું કામ છે મન મનથી આપણે સાદા રહેવું નરમ રહેવું સરળ રહેવું એ મનથી બાકી દેહ કંઈ તો બધું બધા કરે છે પણ એ કાંઈ નિપજે નહીં ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે મારે પનવેલમાં એક હરી ભક્ત હતા યોગીઓ આપણને પત્રો લખે પત્રો લખે વાંધો નહીં પણ બધી સમજણ આપે પ્રમુખ યોગી મહારાજે કેમ કરવું કે રીતે રહેવું એ બધી સમજણ આપે પછી એમને વાત સમજાઈ ત્યારે બહુ પસ્તાવો થયો અને પછી કે અમે ક્યાં કરવું બધું આ આ સ્વામીની સમજણ સ્વામી તો એ પત્ર લખે તો સ્વામી બરાબર કે તમે બરાબર કરો છો બરાબર કરો છો અને આવી રીતે લખતા રહેજો એ બધી વાત કરી તો પછી વાત સમજાયું કે આ તમે બહુ મોટી ભૂલ કરી એટલે પોતાની સમજણ મૂકી દે ને એ તે બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે તમે રક્ષા ક્યારે કરે ક્યારે દયા તો પોતાની સમજણ મૂકી દેવી તો રક્ષા કરે એ તો બહુ દયાળુ છે બધી વાત કરે પણ આપણે નમી દેવું દેહ કંઈ પણ નમવું અને મનમાં મનમાં સમજણે કંઈ પણ નમી દેવું સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ ત્રણ પ્રકારનો મનુષ્ય સત્સંગમાં છે આપણો નંબર લાગે આપણે ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગો છે બધા સંત પાર્ષદ હરિભક્તો બધા ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે
1: તેની વિકતિ છે. જ્ઞાન શીખે છે, સેવા કરે છે, તે વધતા જાય છે. જ્ઞાન શીખે ને સેવા કરે, વધતા જાય. બે રાખવાનું, સેવા કરવાની, દેહ કહીને ઘસાવું, સહન કરવું, અને મનમાં એવો ભાવ રાખવો. ત્રણ પ્રકાર મનુષ્ય સત્સંગમાં છે, તેની વિકતિ છે. જ્ઞાન શીખે છે ને સેવા કરે છે, તે વધતા જાય છે. કોણ વધે છે? જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે. દેહાભિમાન, મને આ વાત ક્યાં કરી, કોને કરી, આ મારે નહીં ફાવે, એ બધું દેહાભિમાન છે. એવી રીતે વર્તે તે ગમે તત્પર રહેવું. જો ભગતજી કહ્યું ગિરનાર ઉપાડી લો તો દોડ્યા. હવે આપણી તો બુદ્ધિ કેટલી કામ કરે, આડાવરી. આ સ્વામી આ ગાંડા છે, એ આજ્ઞા કરે, ગિરનાર તો આવતો હશે. એ હજાર પ્રકારની બુદ્ધિ કામ કરે. પણ એટલે ત્રણ પ્રકારના જીવ છે. દેહમાન વધારે છે, ઘટતા જાય છે. એટલે આવી અવરી સમજણ અવરાઈ કરે એ ઘટતા જાય છે. ને કેટલાક તો બરાબર રહે છે ને વધતા ઘટતા નથી. કેટલાક બરાબર વર્ષોથી એક ધારું ચાલ્યું આવે છે. એક ધારું જીવન નહીં, એક ધારું એનું વર્તન, વધે નહીં ને ઘટે નહીં, ચાલે જ રાખે. 10 વર્ષ પહેલાં તો એવા ને એવા આજ જ છે. સમજણને બધી બરાબર છે, ઘટતાય નથી, વધતાય નથી. એ ત્રણ પ્રકારના છે તેને મોટા સાધુ દેખે છે. મોટા સાધુ બધી ખબર પડે, કોણ કેવો છે, શું છે એનું મનમાં, મનનો આશય શું છે, એને બધું જાણે. પણ કે નહીં, કહેવામાં એક માણસ વ્યભિચાર કરતો હતો, અને એક માણસ ત્યાંથી નીકળ્યો તો એ દોડીને પકડ્યાને, તો કે મેં કંઈ જોયું જ નથી, જો એટલે છોડી દીધા કે આ જા જા જા. નહીં તો ગામમાં વાત કરે, બધી વાત કરે. એટલે એ રીતે જો સ્વામી આંધળા થયા તો એટલે મોટા પુરુષ આપણે બધું જાણે, બધું જાણે, પણ કહેતા નથી. કહેવામાં માલ નથી, કહેવામાં એનું અંગ દુખાય, એનું મન દુખાય, એવું કરતા નથી. અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં. દેહમાં બળ વધે એટલે આપણે વ્રત તપ જે કરીએ છીએ કરતા રહેવું. ખાવાની ઈચ્છા રાખવી, જે મળે તે ખાઈ લેવું, પણ એને મનમાં ઘાટ કરવાની, આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, એવી રીતે ઘાટ કરવાની, તો બરાબર રહે. ને દેહમાં બળ વધે તે ભગવાન તે સંતને ગમે નહીં, ને મુમુક્ષુ પણ તે જોઈને દાસ થાય. અને મુમુક્ષુને પણ તે જોઈને દાસ થાય. અને ખરેખર મુમુક્ષુ એને પણ મનમાં રહ્યા કરે કે આ દેહમાં બળ વધે એ બધી ખટકો રાખે, કે દેહમાં બળ વધે એટલે મનમાં આવે જ, મન ચારા કરે, અને પછી આપણે ન કરવાનું થાય, બધું થાય. તો દેહમાં બળ વધે એટલે બધું જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્નવસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે, પણ જીવ પોતા માલ માનીને આચાર્ય તથા મોટા સંતને હોશિયાર કરે છે પણ પોતે હોશિયારો થતો નથી. હવે મનમાં એવું આવો ભાવ રહે કે બધું તો હું કરું છું, આ ખોરાક લાવ, આ બધું લાવ, પણ સ્વામી કહે છે મોટા પુરુષની દ્રષ્ટિ વડે બધું થાય છે, આપણે કાંઈ કરતા નથી એવું મનમાં રાખ. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્નવસ્ત્ર મળે છે, જે આપણને અન્નવસ્ત્ર મળે છે આપણે એમ માનીએ કે મેં જ કર્યું છે, હું કમાયો છું અને એના વડે આ અન્નવસ્ત્ર લાવ્યો છે, પણ સ્વામી કે એ ખોટી વાત છે. નેસેસરી મોટા દ્રષ્ટિ વડે છે, પણ જીવ પોતા માલ માનીને આચાર્ય તથા મોટા સાધુનો હોશિયાર કરે છે. એક અમદાવાદના મોટા હરિભક્ત હતા ખરેખર, પછી સવારે વહેલા આવ્યા, સ્વામી 4 વાગે જાગે તે વખતે આવ્યા અને બધું લખીને લાવ્યા હતા કે સ્વામી આ પ્રમાણે તમે લખજો, અને એમાં પોતાનો વખાણ જ લખ્યા હતા કે તમે જો વર્ષ જીવશો એ સ્વામી પાસે લખે, અને બીજી બધા ગુણ પોતાના લખે. હવે સ્વામીએ લખવું નહોતું અને આવું કંઈ કરવું નહોતું, પણ એ લખાયા તે હોશિયાર કર્યા કહેવાય. સ્વામીને મનમાં ના હોય ને છતાં આપણે બરજબરીથી લખાઈએ, એ લખે તો ખરા મોટા પણ હોશિયાર થયા કહેવાય. તથા મોટા સાધુ હોશિયાર કરે છે પણ પોતે હોશિયારો થતો નથી. ખરે રીતે એ મોટા પુરુષ કહે એમ આપણે કરવું જોઈએ, એને બદલે આપણે કહીએ ને મોટા પુરુષ કરે એ હોશિયારો કર્યા કહેવાય. પણ જો મોટા સાધુની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંદાળ જીવનતા કણ થઈ જાય. જો ક્યાંથી ક્યાં જે આવી રીતે હોશિયાર મોટા પુરુષને કરે, મારા ઘરે એ કરે જ નહીં પણ જે કદાચ કરે, કદાચ દ્રષ્ટિ જરાક ફરે, દ્રષ્ટિ જરાક ફરે, કરે નહીં ફરે, દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જીવ અંતકણ થઈ જાય ને સુખ પણ રહે નહીં. એટલે ટૂંકમાં હોશિયારા કરવાની, મોટા પુરુષને હોશિયાર થવું પણ કરવાની. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંત હરિજનોમાં જેને ભાવ હોય, સંત હરિજન માં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે, સ્વાભાવિક છે. ભાવ ના હોય તો સેવા કરે મરતી મરતી. આમ આમ છે, અને સેવાનો ભાવ હોય પગેલા સેવા કરે. ભાવ ભાવમાં બધું આવી જાય, ઘણું બધું આવી જાય છે ભાવ ભાવમાં. તમને ભાવ હોય તો અતિશય વૃદ્ધિ પામો, અને અભાવ હોય તો નીચે. એટલે મહારાજ કહે સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષ પદ છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. માણસો આકાશમાં ઉડે, ભયમાં જમીનમાં જાય, પાણી ઉપર ચાલે, બધું એ સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહેવાય. સ્ટન્ટ અને ભગવાનને સાથે કોઈ સાંધો નહીં. અને જે આપણને પ્રાપ્તિ થઈ છે ભગવાન સંત, એને તોલે કોઈ નામ નહીં. દેખાય મહારાજ પોતે કહે છે, સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ મનુષ્ય આપણે મનુષ્ય જેવા જોઈએ છે એટલે બધી ગડબડો થાય છે, બધી ગડબડ. દિવ્ય છે, મહારાજે પોતે જ વાત કરી છે. તમે 1000ની નોટ હોય, 100 ડોલરની નોટ હાઈએસ્ટ છે, 100 ડોલરની નોટ હોય તો એ કહેવું પડે આ 100 ડોલરની નોટ માન. લઈ જ લે, ખોટી હોય તો લઈ લે. તો શ્રીજી મહારાજ સરકારના વચન છે તો એ 100 ડોલરની નોટમાં કહેવું પડતું નથી. તો શ્રીજી મહારાજના વચન છે કે બધા દિવ્ય છે, કહેવું પડે. ત્યાં આપણે કંઈ સમજ્યા જ નથી. સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. આ બધા સેવા કરે છે, બધા બધી સેવા જે યત્કિંચિત સેવા કરે છે, હિંડોળાની વાત એ બધી બધી. આ સત્સંગ સંબંધી ભગવાનને રાજી કરવા કરીએ છીએ, સંત સ્વામીને રાજી કરવા કરીએ છીએ, તો બધું આવી ગયું મોક્ષ. અને મોક્ષથી ઊંચી કોઈ વસ્તુ નથી. ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. ભારત ધર્મ અર્થ કામ સુધી પહોંચે છે, મોક્ષની તો બહુ ઊંચી વાત. ધર્મ અર્થ કામ એ 30, 10, 10 ધર્મ અર્થ કામ. અને મોક્ષ તો કરોડો ઉપર, મોક્ષની વાત કોઈ સમજતું નથી. મહારાજ સ્વામી આવ્યા અને પછી જ આ બધી વાત વહેતી થઈ, નહીં તો કોઈને કાંઈ ગમ નથી. અને મોક્ષ જે જેને માનતા હોય એ મોક્ષ, જેમ આઈસ્ક્રીમ ગામમાં ગયા હતા, આઈસ્ક્રીમ બને તો 2 કિલો પાણી, 1 કિલો દૂધ, 2 કિલો પાણી, 1 કિલો દૂધ, શું આઈસ્ક્રીમ. પછી બીજે ગામે ગયા હતા, 2 કિલો દૂધ, 1 કિલો પાણી, અને ત્રીજું નક્કર દૂધ. તે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. અંદર ક્રીમ નાખે તો જ આઈસ્ક્રીમ થાય, નહીં તો જો રશિયામાં 30% ક્રીમ નાખે દૂધમાં પછી બનાવે. એટલે તે લોકો ઠંડ આઈસ્ક્રીમ ઠંડુ છે પણ એ ગરમી ઉત્પન્ન કરે ક્રીમ હોય તો. એટલે ટૂંકમાં આ જે બીજા મોક્ષ માને છે, 2 કિલો દૂધ અને 1 કિલો 2 કિલો પાણી, 1 કિલો દૂધ, અને એવી રીતે બધી. અને આપણું તો આપણો મોક્ષ 30% ક્રીમ અને એવું નક્કર ક્રીમ 100%. તો એવો મોક્ષ છે આપણે. મોક્ષ મોક્ષ શબ્દો તો બધા કહેવાય, ધર્મ ધર્મ કહેવાય. અને અધર્મ કરતો હોય તો
0: ધર્મ માને, ભગવાનને સંતનો દ્રોહ કરે તો ગમે સ્વર્ગમાં જેવો ગયા જેવો કર્મ કર્યું હોય તો એ અધર્મ, નરકમાં જાય. પોતે માને હું ધર્મ કરું છું પણ નરકમાં જાય. એટલે આપણે આજે સત્સંગ મળ્યો છે એમાં વર્ગી રહ્યું, ચોટી રહ્યું. આ તો બધા નવા સત્સંગી થયા, છોડતા નહીં સત્સંગ, નહીં તો ક્યાંય પત્તો નહીં પડે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજીમાં જ સત્સંગમાં સેવા કરે છે. આ બધી સેવા તમે જે કરો છો બધી, આ પાર્કિંગમાં, આ ભગવાનને નોંધ બાર કંઈ જતું નથી, ભગવાન બધું જાણે છે. આપણે હરિભક્તો સંતો ના જાણે પણ ભગવાન બધું જાણે છે. કીડીના પગમાં ઝાંઝર હોય એનો અવાજ પણ સાંભળે તો આપણું ના સાંભળે તો બધે. એટલે કોઈ ફિકર કરવી નહીં, કોઈને દેખાડવા માટે સેવા કરવી નહીં. ભગવાનને નોંધ હોય એમાં બધું આવી ગયું. આ ધણી છે એ પગાર આપવાનો છે, બીજો કોનો પગાર? તો બીજાને દેખાડવાની જરૂર શું છે? ભગવાન જુએ છે, બધું જાણે છે. એટલે આપણે બળપૂર્વક, હિંમતપૂર્વક ગમે ત્યાં ખૂણામાં, ગમે ત્યાં તમે ગોઠવા હોય સેવા કરી, ભગવાન જાણે છે, બધું જાણે છે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં જ દેખીએ છીએ, એટલે પોતાની પાસે જ દેખીએ છીએ. તમે ગમે તે ખૂણમાં સેવા કરો, ગમે તે, મહારાજ પોતાની પાસે જ જોયે છે. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ તે તમને દેખ્યામાં આવતું નથી. હવે મહારાજ બધા ક્યાં પીરસવા જાય? તો ધામમાં દ્રષ્ટિ માત્ર બધાને પ્રસાદ, જે પ્રસાદી કરવામાં આવે ને એ બધી પ્રસાદી મહારાજની જ પ્રસાદી ગણે. એટલે આપણે કોઈ વાતે ખોટ નથી, અને પડાપડી કરીને દેખાદેખી કરવી નહીં. હવે જ્યાં છે ત્યાં પ્રમાણિકપણે સેવા ભક્તિ બધું કરવું, ભગવાનને પહોંચે છે. બીજા કોઈને જણાવવાની જરૂર જ નથી. તમે બધા સંતો, વર્ણી અને પાર્ષદો સેવા કરો છો તેથી તમારા ધન્ય ભાગ્ય છે. આપણે બધા સેવા કરીએ છીએ પણ ધન્ય ભાગ્ય કહેવાય. આ સેવા લાચારી નથી, માથે આવી પડ્યું એવું નથી. ધન્ય ભાગ્ય તમે સેવા કરો છો. અબજો રૂપિયા રૂપિયામાં પરિવર્તન કરવાનું તો અબજો રૂપિયા તમે સેવાનો થાય છે. શ્રીજીમાંએ કહ્યું 24 કલાકની સેવા, સત્સંગ સેવા 24 કલાકની સેવા, એમાં કરોડો વર્ષનું તપ અને કરોડો વર્ષનું દાન બધું આવી જાય છે. એટલે આ માલ માલ છીએ આપણે, કંગાલ કોઈ માનતા જ નહીં. તમે ભલે આ લોકમાં કોઈ પગમાં જોડાયા ના હોય, કાંઈ ના હોય, પણ માલદાર છે. અને મારવાડી હોય ને ધોતી પર, આ બિરલા જે એમના દાદા હતા એ ધોતું જ પર, કોઈને ખબર જ ના પડે. અને અમે ગયા હતા મોરારકા શેઠને ત્યાં, કોઈને ખબર ના પડે. આપણો મહાત્મ સ્વામી છે ને એ પેલો રૂમાલ લઈને આવ્યા, નાહવા જતા હતા, અને શેઠ પોતે આવ્યા. મહાત્મા સાહેબ જા બાજુમાં મારે નવું છે શેઠ ને ગાડી મૂકે એટલે આવું. એટલે આપણે આ લોકમાં મહારાજના મહારાજનું આયોજન છે, માસ્ટર પ્લાન છે. મહારાજ પોતે મનુષ્ય રૂપે આવ્યા અને આપણને મનુષ્ય જેવા કર્યા, એમાં જ મજા છે. બીજા બધામાં મહારાજ બધું ઉપાય જેવું મહિમા સમજવામાં આવે એમાં માલ નથી. વન ટુ વન ભગવાન આવીને આપણે બધા સુખ આપ્યા છે. જો મહારાજ રાજા રૂપે આવ્યા હોત, સિંહમાં ઓલા ઇંગ્લેન્ડના રાજા હોય, કેટલાને લાભ મળે, કેટલા લાભ મળે. જે 5-10 ને લાભ મળે છે. અને મહારાજ પોતે એવી રીતે આવ્યા, લાખોને જોગ થયો. ભગવાન માસ્ટર પ્લાન છે. એટલે આપણે આમાં છેતરાવો નહીં, ગોથા ના ખાવું. આપણે તો માલ મળ્યો છે એમાં જ રાજી રહેવું અને સેવા ભક્તિ ડબલ ફોર્સથી કરવું. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ, તે તમને દેખવામાં આવતું નથી. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. મહારાજ પીરસવા બહુ એમને મજા પડે. બધા સંતો હરિભક્તોને જમાડવામાં બહુ મહારાજને રસ. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. શ્રદ્ધા પૂરી ના, બીજી શ્રદ્ધા જાગે. યોગી અપ બે કામ કરતા, જે જાડો હોય ને એને ઉપવાસ આપે અને બીજા બધાને પીરસે. બધું ખૂબ પીરસે. પ્રમુખ સાહેબ સરળતા પીરસતા હતા. પછી આ બધું વ્યવહાર બધું ચારે બાજુ આવી ગયું. પહેલાં બહુ પીરસતા. મોહનભાઈ એવા છે, મોહનભાઈ રાઠોડ મુંબઈના, એ પહેલાં આવ્યા હતા. એટલે પ્રમુખ સ્વામી ગાદી પર નહોતા, એ પહેલાં આવ્યા હતા. અને સ્વામીએ પાથરણું લાવ્યા, પાથરું બેસાડ્યા પોતે જમાડ્યું. એટલે એમ સર્વે વાતે પૂરા સાત સમય બધું જ કરી શકે. તમે જે સેવા કરો છો તેનો ભવ બ્રહ્માદિક દેવતાઓ ઈચ્છે છે, પણ તેને મળતી નથી. આપણે જે સેવા કરીએ છીએ ને, ભવ બ્રહ્માદિક ઈચ્છા છે કે અમે સેવા, પણ એને મળતી નથી. કાળી મૂકે અને ચાન્સ જ નહીં. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાણો. આવી સેવા મળી છે એની ઈચ્છા ના રાખે એને ભિખારી જાણો. તમે ભગવાન પાસે માંગો એ ભિખારી કહેવાય. આ લોકના પદાર્થ માંગે ભિખારી કહેવાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા સુરતભાવ તપ એ ગુણગ્રહણ એ બધા માગો એ સાહુકાર. બધા ભિખારી આ લોકનું પદાર્થની માગણી કરે ભિખારી. આ લોકના શું પદાર્થ, કરોડો અનંત જન્મથી વીણી ખાધું છે. આ લોકના પદાર્થ એમાં કાંઈ સમજ્યા જ નથી. આપણે મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસે તો તમે મેળજો રે, મિથ્યા પંચ વિષયની આવશે. બે નહીં બને, બેમાંથી એક રાખવું પડે. તમે જે સેવા કરો છો તેને ભવ બ્રહ્મા એક દેવતા ઈચ્છે છે, પણ તેને મળતી નથી. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાળવો. તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધા ભિખારી છે. ભગવાન સેવા બસ તમને પૂછવા હોય કે શું કરે છે. પ્રમુખ સાહેબ મહારાજ બધા સંતોએ ઘેરી વર્યા, તો સંતોએ પૂછ્યું કે બાપા તમને શું થવું ગમે સેવક? તરત એક ભડક એકદમ બંદૂક ફોડી સેવક, અને થયા છે ચાદર ઉડાડી તે વખતે પ્રતિજ્ઞા લીધી, બીજી વાર પ્રતિજ્ઞા લેવી જ પડી નથી, અને આપણે દર વર્ષે લેવી પડે દર વર્ષે. લીધી છે કે એને એ યાદ નથી. મનુષ્ય માત્રને મોટા થવાની ઈચ્છા છે, હોશ હોય છે. મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે બધાને, અને એમાં ખોટું નથી. મોટા થવાની હોશ ખોટું નથી, પણ મહારાજ કહે છે આવી રીતે મોટા થાવ, આપણી રીતે નહીં. એટલે આપણી રીતે પૈસા પારલોકના પદાર્થ એ માગીને મોટા થવાની છે. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટે મળે નહીં. એકદમ નીચે જાય તો ઉપર આવે, જેટલું નીચે જાય એટલું ઉપર આવે. એટલે કબીરે પણ કહ્યું ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. આ બધા આધ્યાત્મ માર્ગમાં બધું આવું છે. તો શ્રીજી મહારાજ તો ગજબની વાત કહે, જેટલા તમે નીચા જાઓ એટલા ઉપર આવો. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટે મળે નહીં. અમે તો મોટેમાં સુખ માન્યું જ નથી. એટલે આ લોકો મોટે જે યોગી આપે, અમે યોગી વાણી વાંચતા હતા અમે વોકિંગ વખતે, તે યોગી આપે કહ્યું 14 ગાદલા પાથરીને ઉપર બેસાડે એ મોટે, સામે કહેવું કોઈનો અવગુણ લેતો નથી એ મોટે, કોઈનો અવગુણ એ મોટે છે. આપણને સમજ જ પડતી નથી મોટે આ કોઈનો અવગુણ લેતો

પછી ક્યારેય દુઃખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અમારી પે એટલે વનમાં હોય તો એ વસ્તીમાં છે, વસ્તીમાં છે તો એ વનમાં છે, એ મારા નમે. એટલે આ લોક સંબંધી કોઈ અમને દેખરેખ નથી, એમને ઈચ્છા નથી. અને એ તો એટલે ભાઈઓએ ઉત્તર ગુજરાતની ભાઈઓ જ બોલ્યા, દેશોમાં સંસારી સુખ. એટલે આ લોકમાં તમને ફાવે નહીં. એટલે તો ભલે સુખ હોય એની ના નથી, 10 ગાડી હોય તો વાંધો નહીં, પણ સુખ ભગવાન થકી માનવી. આ તો બધું છે, ઠીક છે, પણ આપણે સુખિયા સત્સંગમાં સુખિયા છીએ ભગવાન લીધે, સંતને લીધે, બીજા કોઈ કારણ નહીં. બીજી રીતે સુખ તો ઠીક છે. શ્રી રામ સાંઈ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મકર સંક્રાંતિ અને જોડી પર્વ અને જે કોઈ એમાં તમે મુઠ્ઠી મુઠ્ઠી દાણા આપો છો, પણ અહીંયા સુરતના હરિભક્તો રેલી લીધા છે, જે તમારે જોરી છલકાઈ દીધી છે, જોરી તૂટી જાય એવી થઈ ગઈ છે. તન મન ધનથી બધાએ ખૂબ સેવા કરી છે બધી રીતે, તને મને ધને બધી રીતે ઘસાયા છો. અને હરિભક્તો મકર સંક્રાંતિ જોરી પર તો કાંઈ ના કહેવાય, એની ઉપર તમે બધું બધા ખૂબ સહકાર આપે છે, સહકાર નહીં પણ યોગદાન આપે છે. અને તમારે જે આજે અમારે સવારે કહેવામાં આવ્યું હતું કે મહિલા વર્ગ સવારના 4 વાગ્યાથી મંડ્યા હતા, ઓલા પડી બોક્સ ભરવાનું, અને કેટલા 2000 હતા, 2000 કે બધા મંડી પડ્યા. અને મંડી પડ્યા તો બરાબર છે, પ્રેમથી સ્વીકારી પોતાની સેવા માનીને. અને એટલે આપણા આપણા હોલ સંસ્થામાં બધે એવા મહિલા વર્ગ એમને ભાડે આવે છે સેવા. પણ બીજી રીતે પણ આ મકર સંક્રાંતિની વાત નથી, પણ બીજી સેવાઓ બધી જે જે પર્વ આવે જે જે એમાં બધા જોડાય છે અને સેવા કરે છે. અને બધા સમગ્ર સંસ્થામાં અને હરિભક્તો તો ના પૂછો વાત, એ રીતે બધું કર્યું છે, ખૂબ ઘસાયા છે. એક જ કારણ કે પ્રમુખ સાંઈ મહારાજ રાજી થાય, એટલું જ કારણ છે. બીજી કોઈ વડતર ભણતર જોઈતો નથી, કાંઈ નહીં, સીધો રાજીપો માટે બધા મંડ્યા છે. અને તમને એટલો બધો રાજીપો થઈ ગયો છે, પણ મોક્ષ માટે થોડુંક ખૂટે છે. મોક્ષ માટે રાજીપો ત્યાં સુધી લઈ જવાનું છે કે તમારે મોક્ષમાં પરિણમે અને બસ એ કામ થઈ જાય. એટલે બધા મંડ્યા છે, પહોંચ્યા છે, મારા સ્વામી દયા છે અને પહોંચાડશે આપણને, અને મોક્ષ કરશે, ધામમાં બેસાડશે,
અને

બધા સુખ્યા થશે. આપણા હમણાં કમિશનર સાહેબ આવ્યા હતા, મળ્યા હતા, અને આપણે સ્વચ્છતા બાબતમાં સાવધાન રહીને અને આપણે આ શહેરની સ્વચ્છતા થાય એ અમને વાત કરી હતી. તે આપણે પણ ધ્યાન આપવું.

0: ਨੀ ਅਕਸਰ ਪੁਰਸ਼ੋਤਮ ਮਹਾਰਾਜ ਨੀ ਗੁਣਾਤੀਤਾਨ ਸਵਾਈ ਮਹਾਰਾਜ ਨੀ ਭਗਤ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਸ਼ਾਸਤਰੀ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਯੋਗੀ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਗੁਰੂ ਹਰਿ ਪ੍ਰਮੁਖ ਸਵਾਈ ਮਹਾਰਾਜ ਨੀ ચૈત્ર મહિનાનો તાપ તપી રહ્યો છે એમ જીવ પ્રાણી માત્ર ત્રિવિધ તાપની અંદર બરી રહ્યા છે. અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવ તે તાપથી ટરવા માટે એટલે બચવા માટે એક જ ઉપાય છે સત્સંગ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર એક સાખી બોલે છે કે બળતો ઝરતો આત્મા, બળતો ઝરતો આત્મા સં સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત તાળો થાય. તો આપણે આ શાંતિ મેળવવા માટે આવ્યા છે. અવશ્ય તાપ તો લાગે છે, પણ હવે બાપાની આજ્ઞા આપણે પાડશું તો આપણા આ લોકના બધા જ તાપ બરી જશે. એકવાર બંને મિત્રો સાથે જઈ રહ્યા હતા, એક આસ્તિક હતો અને બીજો નાસ્તિક વિચારવાળો, પણ આ બંને ભાઈબંધો હતા. એટલે એક ભગવાનમાં માનતો અને બીજો ભગવાનનો નહોતો માનતો, એને આપણે નાસ્તિક કહીએ છીએ. તે પેલો નાસ્તિક કહે છે, અલ્યા આ દુનિયામાં ધર્મ ઘણા છે, 11 ધર્મ અત્યારે મુખ્ય ગણાય છે, 11 ધર્મ, અને ધર્મગુરુઓ પણ ઘણા છે અને અવતારો પણ ઘણા થઈ ગયા તમે કહો છો, છતાં પણ આ દુનિયામાં શાંતિ તો થતી જ નથી અને એના પ્રશ્નો કોઈ ઉકલતા જ નથી, એમ કેમ થાય છે? ધર્મથી શાંતિ થાય છે, ધર્મગુરુ શાંતિ કરાવે છે, તો શાંતિ કેમ થતી નથી? એ પેલા નાસ્તિક એ પ્રશ્ન પૂછે, એનો તું મને જવાબ આપ. પેલો આસ્તિક હતો એ થોડા વિચારમાં પડી ગયો કે હવે શું એને કહેવું. વાત તો સાચી છે, આપણે સ્વામી બાપાના આટલા બધા વાતો સાંભળીએ છીએ, આપણે આમ બાપાના દર્શન કરીએ છીએ, પછી મહંત સ્વામી આવે છે, ડોક્ટર સ્વામી આવે છે, કોઠારી સ્વામી આવે છે, ત્યાગ પેલો સ્વામી ત્યાં પધાર્યા છે, એટલે એની આપણે વાતો સાંભળીએ છીએ, પણ શાંતિ આપણને કેમ નહીં થતી? નવમાં શાંતિ લાલ, પણ ફાગણ પૂનમ કહોરી હરકતી હોય લો, તો એમ કેમ બને છે? ત્યાર પેલો આસ્તિક થોડોક વિચારમાં પડી ગયો, પણ આગળ ચાલતા હતા ત્યાં ઝૂંપડપટ્ટી આવી અને 5-6 બાળકો હાવ દિગંબર અને શરીર પર ઓઘરાળા, વારે એવા છૂટા છૂટા મેં લેટો લબડે અને ધૂળમાં રમેડા. એટલે પેલા આસ્તિક હતો અને ઝબકારો થયો. ભગવાને એને ઉત્તર સુજાડ્યો કે આ પેલા કોણ છે? કે આ ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો છે, તે ખરા મેલા ઘેલા છે, એમ લેટો લબડે છે અને આ બધું ધૂળ વળી છે અને વાળનું ઠેકોણ નથી. તો આવતું જવાબ આપ કેશ મને. પેલા આસ્તિક કહે છે નાસ્તિકને કે જો પાણી તો ભગવાને શરૂઆતથી આપી છે, આપણો જન્મ થયા પહેલાનું જોગ જોગ ભગવાને પાણી આપ્યું છે અને સાબુની શોધ વૈજ્ઞાનિકો કરી છે. સાબુ છે, પાણી છે, છતાં આ બાળકો ગંદા કેમ છે? બોલો મોટાભાઈ, બાળકો ગંદા કેમ છે? પાણી તો છે, સાબુ છે, શું જવાબ આપશો? કહો, વાપરવું જોઈએ ને પાણી સાબુ, એનો ઉપયોગ કરવો જોઈએ. એમ આ પરમચિંતન સ્વામીએ, ત્યાગવલ્લભ સ્વામીએ કેવી વાતો કરી, પણ એ વાતોને આપણે અમલમાં મૂકવો જોઈએ, એ વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. ગુણાતીતાન સ્વામી ઘણી વાર કહેતા કે આ સત્સંગ આપણે કરીએ ને, પણ જીવમાં ઉતારવાની વાત છે. આપણે જીવમાં ઉતારતા નથી, હમણાં ઊભા થશો ને આમ ખંગરી ઇંચી લો, સ્વામી અમે કઈ લઈ જતા નથી. સંતો કેટલો દાખલો કરે, તમે પણ દાખલો કરીને આવ્યા છો અને એક આપણે તાપ વેઠ્યા છે, પણ આપ તાપ પાડવા માટે, શાંતિ મેળવવા માટે આ એક જ રામબાણ ઉપાય છે, સત્સંગ, ઘર સભા, એ વિના બીજે ક્યાંય શાંતિ નથી. તો આ વિષય છે કે પ્રાપ્તિના વિચારથી આપણને શાંતિ થાય છે. જાણ કે અત્યારે અહીં તાપ લાગે છે, પણ હમણાં એકદમ પેલા જાહેરાત કરે છે અમારા બધા સભા સંચાલન કરે છે, એ એમ કે આ અમારી સભા પૂરી થશે 6:15 વાગે કે 7:30 જ્યારે, એટલે તરત જ આટલા જે બેઠા છે એટલા બહાર બધે બધે ચોકી ઉભા છે બધા, 1001 રૂપિયો રોકડો અને જમ્બો હોય એટલો સારામાં સારી ક્વોલિટીનો 2-3 ક્વોલિટીનો આઈસ્ક્રીમ છે, પેટ ભરીને ઠોહી ઠોહી ખાવો હોય, પેટ પર પોટલું બધું એટલો આઈસ્ક્રીમ મળશે, અને 1001 રૂપિયો રોકડો મળશે. તો અત્યારે શું થાય, હજુ મળ્યો નથી, હજુ ફક્ત જાહેરાત થઈ છે, તો શું થાય, શું થાય, આનંદ આવવા મળે, તાપ પણ મટી જાય, કશો વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાઈશું અને 1000 રૂપિયા 1 રોકડો લઈને ગયા દઈશું. તો પ્રાપ્તિના વિચારથી તાપ મટી ગયો નથી, સંપૂર્ણ એસી એર કન્ડિશન થઈ ગયું નથી, પણ હવે પ્રાપ્તિનો તમને આનંદ આવશે. તો એ જ દ્રષ્ટાંત પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેક વાર કહે છે. જો કોઈ સાધારણ ગામડું હોય આપણું, આ બાજુનો તમારા ગામડા કેવો છે, વાઘોડિયા ને ગોરિયા ને એવું ગામડું, પાદરા, બાપાનું ગામ 64 આ એવું એવું નાનું ગામ હોય, એમ કોઈ દરબારની દીકરી હોય, સાધારણ દીકરી, સાધારણ કુટુંબ બિચારું, એ દીકરી 20-22 વર્ષની થઈ હોય અને દીકરી અહીં ગઈ તો ઘેર, એની ગરીબ પરિસ્થિતિ છે મા બાપની, એટલે બિચારી ગાયો ભેંસો દોવે છે, ટૂંકમાં છોણ વાસે દૂ કરે છે, પણ એનો સમાચાર આપે કોક એના પિતા કે એમના મોટા ભાઈ કે એમના માતુશ્રી કે તારા લગ્ન ભાવનગર દરબાર છે એમની દીકરી સાથે કે દીકરા સાથે થયા છે, દીકરી હોય તો દીકરા સાથે, દીકરો હોય દીકરી સાથે, તો એ દીકરીને અહીં ઘડી છોણ પાછી દુકાર છે, પણ કે લગ્ન તમારા ભાવનગરના દરબારના દીકરા સાથે થયા છે, તો એ છોણાવીને છે, ગાયો ભેંસો દૂવે છે, વાસી દૂથો મેં છે, પણ એને આનંદ થશે. ઓહો હો, આ વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 6 મહિના છે, આ મારે ઘર તો ભાવનગરમાં નીલમ પેલેસ, અહીં ભલે મારા ઘરમાં જો બધો પાણી પડતું હોય, નીલમ પેલેસ છે, એ મોટો રૂ છે, એ બંગલા છે, અંદાજ શું છે, તો અહીં છાણા મેણા છે, ગાયું બેહું તું, પણ નજર ત્યો પગી ગઈ, એટલે એને એ પ્રાપ્તિનો આનંદ આવે છે. એમ આપણને પ્રાપ્તિ થઈ છે, કોણ, ભગવાન ને ભગવાનના સંતની. આ પ્રમુખ સ્વામીએ એવું સમાજ આધ્યાત્મિક માર્ગે સ્વામીએ કામ કર્યું જ છે, મંદિરો બાંધ્યા છે, સંતો બાંધ્યા છે, આપણી સંસ્કૃતિ રક્ષા કરી છે, દિલ્હી અક્ષરધામ બાંધીએ બધું કામ તો કર્યું છે, અને એની સાથે પરમ સ્વામી મહારાજે સમાજ સેવાના પણ કેવા કાર્યો કર્યા છે. સુનામી, એટલે 70 વર્ષ ત્યાં સુનામી હાભરી નહીં, પણ એમાં કેટલાની નનામી નીકળી ગઈ, ધરતીકંપ હોય, સુનામી હોય, હે, અતિવૃષ્ટિ હોય, અમારા સુરતની અંદર તાપીમાં 2 કોઠે વધી આવી હોય, પણ ગમે તે કુદરતી આફતો હોય તો BAPS કહેતા પ્રભુ સ્વામીએ આગળ પડતો ફારો ભજ્યો છે. એટલે સંતોએ કહ્યું, બાબા તમે ઘણી સમાજ સેવાઓ કરી છે અને આખું દુનિયા જાણે છે, આપણે જાણીએ છીએ, જ્યારે દુષ્કાળ હતો તો પ્રભુ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા, કેટલા દયારૂ છે બાપા, અતિ દયારુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકરા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુખટારે. બાપા એવું કહ્યું. ભાઈ બાપાએ દવાખાના પણ બંધાયા, આપ તો અહીંકડી જાણો છો આપણું દવાખાનું ચાલે છે, અને અહીંકડી ક્યાં આગળ આપણે ચાલે છે, હે, કઈ ડભોઈ, અને સુરતમાં દવાખાનું બાંધ્યું બાપાએ, હોસ્પિટલ, પાછું દવાખાની હોસ્પિટલ, તો નરેન્દ્ર મોદી જેવા મોઢામાં આગ્રહ નાખી ગયા કે પ્રમુખ સ્વામી હવે સ્ટેન્ડર્ડ બનાવી દીધું કે દવાખાનું એહસાસ હોવાના ચાહીએ,
1: તો બાપાએ સામાજિક ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પછી મોબાઈલ હોસ્પિટલો, ફરતા દવાખાના, આ ડાંગ જિલ્લો છે ને બધું, બધે આપણે સાંકરી વિસ્તારમાં અને ઘણા આપણે અહીંગળી પડ્યા આ પાપાગઢને એ બાજુ બધું દેવગઢ બારે અને બધું બધું બોડેલી બધો વિસ્તાર, અમુક વિસ્તાર પછાત જે આપણે પેલું ગોધરા પછીનું, એમાં પણ બાપાએ ફરતા દવાખાના કર્યા છે. એ આપણે બધું સુવિદિત છીએ, જાણીએ છીએ. એટલે સંતો કહે, બાપા તમે આવું સમાજ સેવાનું કાર્ય કર્યું છે તો તમને નોબલ પ્રાઇઝ આપવું જોઈએ. નોબલ પ્રાઇઝ આ બધા સમજો છો, ત્યારે બીજા હોય તો ગલગલિયા થઈ જાય. અને એક આપણા ગુરુ હતા, ધર્મગુરુ, એટલે એને કંઈક આવું કંઈક મળ્યું ઇનામ, તો ધીસ ઇઝ માય એચિવમેન્ટ. તો પ્રમુખ સ્વામી પોતે શું કહે છે, એવું બોલતા ને માય એચિવમેન્ટ. બાપા કહે છે મને તો શાસ્ત્રી મહારાજ મળ્યા અને યોગી મહારાજ મળ્યા, એટલે બે નોબલ પ્રાઇઝ મળ્યો મને. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની તો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ. યોગીજી મહારાજ વર્ષો પહેલા કહેતા, જે વખતે આપણી સંસ્થા નતા નાણા, નતા પાણા ને નતા ગોણા, તે વખતે શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા યોગી બાપા, યોગી મહારાજ અમે બધા યોગમાં હતા એ પહેલા વાત કરતા હતા અમારા હરિભક્તો, કે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે. શું કહે છે, ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. શું પ્રાપ્તિ મોટી થઈ જાય. યોગી બાપા જ્યારે શાસ્ત્રી મહારાજ પાસે સારંગપુરમાં આવ્યા જૂનાગઢ છોડીને, ત્યારે સારંગપુરની દશા આપણી કેવી હતી બીએપીએસની. યોગી મહારાજ પોતે ડાયરીમાં લખે છે કે અમે જોરી માગતા ક્યાં, ખાંભળામાં, ખાંભળા 3 કિલોમીટર દૂર છે સારંગપુરથી, ખાંભળામાં જોરી માગતા. અને તાવડી ક્યાં ચાલતી, સારંગપુરની અંદર. લ્યો આવે તે વખત બાપા કહે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી છે. ગામમાં હનુમાન બાપાની દયા, તો કોઈ છાશનું પાણી પણ ના આપે, તે આપણો પાર્ષદ છે ને લાઠી દર છાશ લેવા જાય બોઘણું લઈ, અને છાશ લઈને આવે ને હકા બાપા કહે એ પાછો થોડો સૂ ઢીલો છે, તો જોડા ડખે પાછું પેલા બોઘણા પણ ઢોંકે પ્રસાદીની છાશ. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને ગામમાં કોઈ પૂછે નહીં, આપણું ગોરિયાદ ગામ હોય કે વાઘોડિયા હોય કે ચોણસદ હોય, એવું ગામ હોય, ગામમાં કોઈ પૂછે નહીં. અને પટેલને કે ઉનો પાણી, એ ઉનો પાણી મૂકી પણ તને પૂછે કોણ, તારે ભજો ભાઈ પૂછે. અને તે વખત યોગી મહા કહેતા ઓહો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે. વિચાર કરો, ખાવાના ઠેકાણ નહીં, પીવાના ઠેકાણ નહીં, ઓઢવાના ઠેકાણ નહીં. તે વખત બાપા કહેતા યોગીજી મહારાજ ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, એમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. આ સાચી વાત છે. આપણને પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા. મહારાજે પોતે કહ્યું પ્રથમનું પહેલું વચનામત કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. બસ નોકરી કરવાની નહીં, રિલાયન્સમાં નોકરી નહીં કરવાની, બસ આજે પૂરણ પડી ખાય ફટાક પડે ભગવાનની મૂર્તિ ચિંતામણી, આમ ચિંતવાનું જ કરવાનું. ફાઇન એસી મર્સિડીઝ ગાડી ફટાકા, એની બધી ચિંતામણી, ચિંતા જ કરવાની, બસ સંકલ્પ જ કરવાનો. આઈને પડે પૂરણ પરીખા ફટાક નહીં પડે, નહીં દાળ લાવી, નહીં બાફવી, કંઈ કરવી, કશું જ નહીં. તો ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. અને પ્રથમના 14 વતનામતમાં મહારાજ કહ્યું આ સંત સમાગમ, એટલે પ્રમુખ સ્વામી જે આ સંત મળ્યા છે એ કેવા છે, પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. મહારાજના શબ્દ. અમારા કેપી સ્વામી હે, હમણાં તો પોતે સ્વાસ્થ્ય માટે ગયા છે વિદ્યાનગર, વિવિનગર. એ કઈ બાર જો કીર્તન આરાધના કરતે હૈ તો બોલતે હૈ શબ્દ પર ધ્યાન દીજે, બરોબર યાદ આવ્યું. કેપી સ્વામી ગણપતિ મહારાજ, આવો બધું ફોત બાદ ઓગળી ગઈ છે, આવો બસ નીચે બેસી શકે છે. બહુ ડાકડો કર્યો કેપી સ્વામીએ. તો કેપી સ્વામી કહે છે શબ્દ પર ધ્યાન દીજે. તો મહારાજની મૂર્તિ પ્રથમનું પહેલું વચનામાં ચિંતામણી અને પ્રથમના 14 વચનામાં આ સંત સમાગમ, એટલે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા છે એ કેવા છે, પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ છે. ધન દોલત દીકરા દીકરી સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ મળ્યો આ સંત સમાગમ છે, મને આપણે કરોડ ગણ્યું. તાપ તો છે પણ ગભરાશો નહીં ભાઈઓ, આ છે એમાં દરેક માટે આ હોતું નહીં, પણ કોકને આ શબ્દ લાગી જાય
0: તો એના જીવનું મહાકાવ્ય અતિશય રૂડું થાય. આ સંતો કેટલો ડાખડો કરે છે વિચાર તો કરો, એમાં આપણો કશો ડાખડો નથી. માટે આ તૈયાર ભોજન પર આપણે બેસવાનું છે. સંત સમાગમ આ તમારા જીવમાં ઉતરશે તો તમને અખંડ આનંદ આનંદ આનંદ પ્રાપ્તિનો આનંદ વર્ષે. શ્રીજી મહારાજના વખત બારહવી ભક્તો એવા હતા, ડોસરાના ભાદા ભક્ત, અરે ડોસા ગામના, આપણે સોરી ભાદરા ગામના ભક્ત, કારણ કે હું પ્રેમમાં ઉલટ સુલટ નટવર નાચે એવું થઈ જાય છે, ભાવ વિભર હોય જાય કે સમય થોડો છે કેમ પૂરું કરી નાખવું, કેમ બધું સમજાઈ દઉં મને, પણ મારે સમજવાનું. તમે તો સમજી બેઠા, તમે તો પર્વતે ગોરધનભાઈ જેવા છો લ્યા, પણ હું તો આ મારી વાણી પરિત્યાગ કરવા આવું છું ને આ રોટલા ખાઉં છું સંસ્થાના, એટલે સફર કરવા માટે આવ્યો. તમે તો બધા સમજી બેઠા, તમે પર્વતભાઈ ગોરધનભાઈ જેવા છો, મારે તમને શું વાત કરવાની, મારા ઘર તમે કે છોકરો છોકરો છે લ્યા, તો હું સમજ્યા. ભાદરાના ડોસાભાઈ હતા અને ભગવાને કૃપા કરી ડોસાભાઈ ઉપર, અને એમના ઘરવાળા ધોમમાં ગયા, એટલે અડધો કેફ ઉતરી જાય, હાથે રોટલા ગડવા ને અડધો કેફ એનો ઉતરી જાય, ઢીલી ગેસ જેવી રાબડી, જેમ પેલો ભેંસો છે ને ચોમાં બધું ઘાસ ગયા ને પછી પોતલા કે ખાવ ઢીલા રાબડું, એમ રાબડા જેવા થઈ જાઓ, કારણ કે ઘરવાળી ધોમમાં ગઈ અને હાથે રોટલા ગડવાનો વારો આવ્યો. એટલે ડોસા ભગત બિચારા, શિયાળો હોય ને તો 5-6 દાડાના અને ઉનાળો તો 2 દાડા એના રોટલા બનાવે, અને પછી અંજીરનો આયડો, અંજીર એમ આયડો બનાવવા કાથીમાં પરવે, અને પછી સવારે એક રોટલો તોડે અને એક બાજુ પાણી, બીજા છાશનું પાણી નહીં, નો કોકોકોલા નો ફેન્ટા, હા નો કોફી નો ચાય નો ગાજરનું મરચું, કહ્યું એક હાથમાં પાણીનો પાલો. આમાં ગુરુભાઈ હરિપ્રકાશ સાંઈ કહે મટકા કોલા, અને બીજા હાથમાં રોટલો, અને સિદ્ધિત કાતરનું કરી આ પણ આવું જમતા હતા. અને તે વખતે કોક ભાઈ આ કે ભગત આપણે કાલે આપણે ત્યાં મજૂરી કરવા આવશો, કે ઓવે હું તો હોતો તો મજૂરી, તમે ઘેર બેઠા સારું શું છે આટલા રૂપિયા ભલે, તો આવું કાલે કહેવા નહીં આવું, ટાઈમે આવી જજો આપણા ખેતરમાં, ક્યાં આંબલીવાડીએ જવાનું છે ને ત્યાં ખોદકામ કરો, કે સારું. ઘરા જતો હતો જો ડોસાભાઈ આવું બજાર ઘટક મેળો ખાતા હતા, અને પેલે જોયું અરે ભગત આ લુખું ખાવ છો, એટલે સાચું બોલો ન કરે નારાયણ એ કરે સ્વામિનારાયણ, આપણે તો સારું ખાઈ એવા છે, તમે બધા સદાવ્રત આપ્યો એવા છો, પણ કદાચ ન કરે નારાયણ આપણો આવો વખત હોય આપણે આવો રોટલો અને છાશ ખાતે કોક જોઈ ગયું પાણી, અને કે ભગત તમે આવું ખાવ છો તો શું કરો, રોતો હે હે હે રવિવારની સભા ભરું છું, પૂનમે અટલાદરા જઉં છું, સ્વામિનારાયણ પ્રકારનો ગ્રહ, પણ સ્વામી મારા દેશ કા સુધારતા નથી, રોદ્રા રોદ ઢીલા પોદા જેવા. ડોસો ભગત શું કહે છે, લુખું ખાઈ હરામ છે. મહંત સાંઈ કે આ શબ્દોને ગોઠવેલા ને એના પ્રમુખ જેમ ડોક્ટર સાહેબ નાભીમાંથી આવે, નાભીમાંથી ડૂટીમાંથી, એમ ડોસા ભગતના હૃદયમાંથી ડૂટીમાંથી નાભીમાંથી અવાજ, કે લુખું ખાય કે આરામ, શું કહે છે લુખું ખાઈએ આરામ. હું તો શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતીત, એને સંભાળી કરો લુખું હારા તમે ખાઓ છો, આ શું કહેવાય પ્રાપ્તિનો કેફ. તો હું આપણને ભગવાન સંતની પ્રાપ્તિ મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય પર આપણને શું પ્રાપ્તિ થઈ છે. પણ આપણે ગુણાતીતાન સ્વામી કહેતા એ જ વાત મહારાજે કહી કે ચિંતામણી છે પણ બાળકના હાથમાં આવી છે, એટલે એનો મહિમા નથી. હીરો મળ્યો ભરવાડને, પણ એને બકરાના ડોકે બાંધ્યો, પેલો નીલમ હતો પણ પેપર વેટ તરીકે વાપરતો હતો, એમ આપણી બાળક બુદ્ધિ છે. પ્રાપ્તિ બહુ મોટી થઈ છે ખરેખર, આપણને ભગવાનના ધારક સંત મળ્યા, આપણે કશું કરવાનું રહ્યું નથી, પણ એનો આપણે કેફ નથી, એટલે આપણે આ ઢીલા પોચા રહ્યા. મહારાજે લોયાના તીજાવતના જ્યારે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય અને ભગવાન સંતને તો શું ન થાય, 6 વસ્તુ લખી, કે કુટુંબનો ત્યાગ કરે, લોકનાનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષ અને પુરુષો સ્ત્રીનો ત્યાગ કરે, એમ કહીને 21 હરિભક્તોની નામાવલી બતાવી. અને પછી મહારાજ કહે એને એની કોરનો કેફ વર્તે. શું વર્તે? કેફ વર્તે, આનંદ વર્તે. આ દોસા ભક્તની વાત કરીએ એમ એમ જેને ભગવાનને સંત બોલ્યા એને અખંડ આનંદ વર્તે છે. પરોક્ષમાં પણ જો મીરાબાઈ હતા અને એને આ ભગવાનની વાત સમજાણી તો મીરાબાઈએ પણ પોતાના કીર્તનમાં લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન. કોઈ દાદ મીરાબાઈ એવું ના લખ્યું કે ચિત્તોડ રતન ધન પાયો, મેને ચિત્તોડ રતન ધન પાયો. રામ રતન રૂપે આપણને ધન મળ્યું છે. અને શ્રીજી મહારાજ આપણે જોઈએ 500 પરમહંસો હતા, એમાં અષ્ટકવિ હતા. શ્રીજી મહારાજે 500 પરમહંસો જે કસોટી કરી છે ને, જેમ માખણને તાવે છે ને, તાવણી કરી છે ને, એવી તાવણી કરે ને, તો તા હાડી આસણ કેટલા ઉભા રહે તો પ્રમુખ સ્વામી પોતે જાણે. એટલે ગોળા ખાવાના, ગોળા કે કેવા માગી લેવાના, કોઈ માસી ઢોકળો આપે, કોઈ ખીચડી આપે, કોઈ ઓંડો આપે, અને કોઈ કે અમે આપણે કૂતરાની ચાટમાં નાખો છો, સંતો નાખો ને એની જોરીમાં, એ બધું આવે ને વાણિયા બહોમણ પાણી માગી લેવાનું. અને પછી મોટું પાણીનું વાસણ લેવાનું, એમાં ગારેલું પાણી રાખવું અને બધું ધોઈ નાખવાનું. કોઈ સત્સંગ હોય તો સારું આપે, બનાવીને પણ આપે, એ બધું ધોઈ નાખવાનું. પછી લેબોરેટરી મોકલવાનું, લેબોરેટરીમાં કૂતરું પણ હૂંઘે નહીં, કીડી પણ ચડે નહીં, રસ કસ વગરનું થઈ જાય. એ ગોરો આજ બપોર તો કાલ બપોર ખાવાનું, કેટલા ઉભા રહે વિચાર કરો. અલા ઘૂમટા વર્તમાન તળાયા બ્રહ્માનંદ સ્વામી જયારે મહાન નૈષ્ઠિક બ્રહ્મચારી ઉર્ધ્વ રહેતા એને મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. બેનો લાજુ કાઢતી નથી, મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. આવા 500 પરમોસો રહે, છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે એમને મહારાજ મળ્યા, કારણ કે એ તો ઇનામ લઈને આવ્યા હતા, ભાવનગર ને જૂનાગઢ ને બધે ઇનામ લઈને આવ્યા હતા, જ્યારે શ્રીજી મહારાજ મળ્યા ત્યારે કહ્યું આજની ઘડી રે ધન્ય, આજની ઘડી નિર્ખ્યા મેં સહજાનંદ આજની ઘડી. અને જ્યારે એમને કેફ ચડ્યો સંપૂર્ણ, ત્યારે તો કહે રાજ મારે દિન દિન દિવારી રે, રાજ મારે દિન દિન દિવારી રે, કે વાલા મળતા તમને વન મારી રે, જીહો ગીરધારી, રાજ મારે દિન દિન દિવારી રે. કેટલા શબ્દો આનંદ, એમ કે મરી ગયા. આ તો શેર તાપ પર મરી ગયા, શાયદ વરસાદ પડ્યો ને, આય હાય દાજ ગાય ને, એટલે શું મરી ગયા. હા, વાતે વાતે મરે, હવે હું ઢોરવાનો છે. આટલું બધું તકલીફ હતી પણ નિષ્ફળાન સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્મા, એના કેટલા કેફ, કેટલા બળના કીર્તનો નીકળે છે શબ્દો, કે રાજ મારે દિન દિન દિવાળી. બ્રહ્માનંદ સ્વામી પોતે આવું ગાયું અને એ નિષ્ફળાન સ્વામી તો હદવારી નાખી છે. એક એક કીર્તનમાં, એક એક કાવ્યની અંદર એમને પ્રાપ્તિનો કેફ છલકે છે. આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાન ગામડે ગયા, પેલું નાકકોન કાપવા તૈયાર થયો, ત્યાં લખે રાજ મારા દિન દિન દિવાળી. એમ નિષ્કુવાન સ્વામી આવે તે વખતે આપણે જોઈ દઈએ લક્ષ્મીવાડી અંદર કેટલા બધા કષ્ટો સહન કર્યા નન પણ, કારણ કે સંતો ગામડે જાય, વિષય વ્યસન વ્યાયામનું ખંડન કરે. લોકો અમે આ મુંડ ન કહે, મુંડિયા કહેતા, સ્વામિનારાયણના મુંડિયાયા મારે ગામો ગામ તિરસ્કાર કરે. પણ તે વખતે નિષ્કુવાન સ્વામીએ કેટલા કેફના બળના કીર્તનો લખ્યા છે. યોગી બાપા કહેતા કે સિદ્ધ ને રહીએ, આ નિષ્કુવાન સ્વામીનું છે પણ યોગી મહારાજ બોલતા સિદ્ધ ને

ગંગા આપણે આવો મહા મોરો મલ. ભગવાન રાળક સંત બોલ્યા આપણા ભાગ્યનો તો પાર નથી. યોગી માં કે એક એક કીર્તિમાં હવાઈ એમને ચડાય છે સ્વર્ગ. બીજું કીર્તન કેવું લખ્યું છે,

0: શું નિષ્કૃણ કરે કેફ તારે આવો કેફ આપણે ભગવાનનો સંતો હોય જો તો ડોસા ભક્તને ભાદરાને આવું કેફતા ગાલનાની પેલી મૂરી ડોશી એને પણ કેટલો બધો કેફ. અને પ્રમુખ સ્વામીના વખતમાં જોઈએ તો હમણાં પેલા ધામમાં ગયા અમારા કેનેડાના ભગવાનભાઈ માંડવ્યા એને કેન્સર હતો, પ્રમુખ સ્વામી વિવેક સાગર મળવા ગયા તો એનો કેટલો આનંદ. બસ સ્વામી હાથી જીતે લાખનું મોહ હાવ લાખનું, એમ તમે મને મળ્યા છો અક્ષરધામમાં બેઠો પણ કોઈ દાડો કે બાપા તમે મને આવું રો કેમ રહો, કોઈ ફર્યા બાપા મળ્યા હવે શું રોદરાડવાના. ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ધારક આપણે સંત મળ્યા તો આપણો બેડો પાર છે. આપણા પ્રભુદાસ કાકા આપણે ઘણી વાર જોયા છે, બધા સંતો કહેતા પ્રભુદાસ લાલા, પણ એમને પણ કેટલો બધો શાસ્ત્રી મહારાજ મળ્યા. કેમ સારંગપુરમાં પેલી મોદ બાબત આપણે મોદ કહે છે, કાઠિયાવાડમાં બુંગન કહે છે, અને લંડનમાં લોકો કાર્પેટને પાથરતા હતા, તે છે 83 પાથરી કરચલ ગયા. શાસ્ત્રીમાં કહે ડોપા જેવો છું, ડોપા જેવો છું. આપણને આવું કહે તો મંદિરમાં પગ ના મૂકે. પણ અમારા પ્રભુદાસ કાકાને કેફ ચડી ગયો કે શાસ્ત્રી મહારાજે મને કહ્યું તું ડોબા જેવો છું. આ મોકરે કોઈ સાધન કરવાનું રહ્યું નહીં. અને જ્યારે ઈસ્ટ આફ્રિકામાંથી ઈડી અમીન મૂર્તિમાન જમરાજ પાક્યો અને પહેરેલે લુગડાય કાઢ્યા તો બધું ત્યાં મૂકીને આવ્યા પ્રોપર્ટી કેન્યામાં, તો કાકા બહુ ભૂંડું થયું. તો કે હું ભૂંડું થયું, આપણને શાસ્ત્રી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા કે હું પહેરણ ને ધોતી પહેરીને ગયો હતો અને આ પેન્ટ કોટ બુટ ટાઈ પહેરીને આવ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની ખાધું પીધું ને રાખે એવો કેપ અત્યારે આપણે અમારા વીરચંદ બાપા છે ખેરાલુના સાધારણ સ્થિતિ મને એવો કેપ. અને આપણી આજુબાજુ વૈંઘડી મણિભાઈ સલાલ બારા પણ થઈ ગયા તો મહારાજને સ્વામીને પ્રાર્થના કરી કે આપણને ખરેખર અહો પ્રાપ્તિ ઘણી મોટી છે એને આપણે કેફ રાખીએ અને આ સંતોના શબ્દો આપણે જીવમાં ઉતારીએ તો આપણે સદાય સુખિયા થઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને પ્રાપ્તિનો મહિમા ખૂબ સમજાવ્યો. હવે આપણે પૂજ્ય જ્ઞાનવીર સ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા માઇક ઉપર આવશે, આપણને નિયમ ગ્રહણ કરાવશે. પૂજ્ય જ્ઞાનવીર સ્વામી.

0: श्री स्वामी नारायण भगवान निज अक्षर पुरुषोत्तम महाराज निज गुरु हरि प्रमुख साई महाराज ने खरेखर अपने बदा बहु भाग्यशाली छे कि आज 9 वाग्या थी आ सत्संग शिबिर नो अपने आगर ए लाभ प्राप्त थयो। परम पूज्य त्यागोलव स्वामी, पूज्य घनश्याम बापा, पूज्य परम चिंतन स्वामी आदि विद्वान संतोनो आपने आगर लाभ प्राप्त थयो। आपने पण घणु बधु सत्संगनी अंदर समझण आपणी थई, दृढ़ता पण वधी, नियम धर्म पाळवानी पण आपने एक विश्वास आखा दिवस दरमियान आ सत्संग शिबिरमांथी आपने प्राप्त थयो। तो आपणे सत्संगनी अंदर आव्या छे, आपने आ प्राप्तिनो कैफ छे, विशेष आपने सत्संग दृढ़ता थाय, प्राप्तिनो कैफ रहे એના માટે ઘણા બધા નિયમો આપણે પાડીએ છીએ। આજે અધ્યાત્મ માર્ગની અંદર જે મુમુક્ષુ ચાલે છે ને, ઘણા બધા નિયમો એ પાડવાના હોય છે, આપણી પણ એક આ સાધના।
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે। સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ મળ્યો નથી, ને મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને મંત્રે વિષય ઉડી જાય અને ભ્રમરૂપ થાય છે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે। માટે નિરંતર ભજન કરવું। આ તો આપણે યોગી બાપાનો પ્રસંગ છે। યોગી બાપાને નાગ ઝેરી નાગ કર્યો અને શાસ્ત્રી મહારાજે એમને ડેરીમાં લાયા અને ડેરીમાં ધૂન કરવાની વાત કરી। અહીંયા ડૉક્ટરે બધું કહ્યું કે આ તમે દવા લો, આ નહીં તો આ સાધુ ધામમાં જશે। પણ સ્વામી શાસ્ત્રીમાં આ મંત્ર આ વાત ઉપરથી આ પુરવાર કરી બતાવ્યું કે જો આપણને કરડે, આપણે આ વાત બાજુ મૂકી દઈએ અને દવા કરવા દોડાદોડી કરીએ। પણ શાસ્ત્રી મારની એટલી શ્રદ્ધા અને વાત સ્વામી ગુણાદિતાન સાહેબ ઉપર કેટલી શ્રદ્ધા કે આજે એમને કહ્યું છે એ વાત સાચી છે। સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ મળ્યો નથી, આ તો વાત સાચી છે, આપણે માનીએ કે ના માનીએ। અને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને કાળા નાગનું ઝેર ન ચડે કેટલી મોટી વાત છે। આપણે ખાલી વાંચીને બાયપાસ કરીએ એટલું નથી, પણ આ વિચાર કરીએ કાળા નાગનું ઝેર ન ચડે તે કેટલી મોટી વાત છે। એ મંત્રે વિષય ઉડી જાય અને જો બરાબર ધારીને આ મંત્ર જપીએ તો વિષય ઉડી જાય। વિષય આ વિષય તો આપણા અનાધિકાળથી આપણે વળગ્યા છે, ઉપર નીચે આજુબાજુ બધેથી આપણે ઘેરાયેલા છીએ, વિષયથી નોખા પડતા નથી। એટલે આ મારા સ્વામી કહ્યું કે એ મંત્રે વિષય ઉડી જાય અને ભ્રમરૂપ થાય છે, સર્વોત્તમ પ્રાપ્તિ, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી, ભ્રમરૂપ થવું। એટલે તો શ્રીજી મહારાજની પાસે જ પહોંચી ગયા, મહારાજ અખંડ દર્શન દે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે। હવે એક એક કબાલા તોડી નાખેવા છે, આ કાર જો અત્યારે કારનું પ્રધાનપણું છે, આ કોરોમાનું બધું છે, જે આપણને બધાને હવામાં મૂકી દીધા, બધાને લટકાવી દીધા. એવો બહુ બળીયો મંત્ર છે. માટે નિરંતર ભજન કરું. મુદ્દો શું છે? નિરંતર ભજન કરું. કાંઈ ના હોય તો ભજન કરી રાખવું, મારા ફેરી રાખી. બીજી ક્રિયા હોય તો અમારે પણ સ્વામી ભજન થાય છે. બીજી ગમે એવી ક્રિયા હોય, જે સ્વામીએ કહ્યું કે ભજન કરતાં ક્રિયા કરવી અને અમથામથા નહીં. તો પણ આપણે અમથામથા બધું ગેટલું બધું ટાઈમ જાય છે, પણ એમાં મહારાજમાં સ્વામીમાં દ્રઢ શ્રદ્ધા હોય, બ્રહ્મને પરબ્રહ્મ દ્રઢ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો આ થાય. નિરંતર ભજન થાય, નીતું ના થાય. અને ભજન એટલે ખાલી મારા હાથમાં લઈને ફેરવી, એટલું જ ભજન નથી. બધી ક્રિયા કરતાં કરતાં આ ભજન થઈ શકે છે. એટલે આ પ્રાપ્તિનો વિચાર કરીને દરેક ક્રિયા કરવી. આ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે આ લખ્યું છે, પ્રાપ્તિનો વિચાર કરતાં કરતાં બધી ક્રિયા કરી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે લાકડા, પાણા, ઈટાણા, માણસ, એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે. પણ ભગવાનની મૂર્તિ આગળ તો એ સર્વે કાળનું પક્ષ છે. જે આ બધામાં આપણે સહેજે આ સહેજે માયા માયાવી જીવ છે, એટલે આ બધો આપણને વર્ગે છે અને એમાંથી છૂટાતું નથી. પણ સ્વામીએ કહ્યું કે ભગવાનની મૂર્તિ આવે તો સર્વે કાળનું પક્ષ છે. ભગવાન એક શ્રીજી મહારાજ બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિના છે, એમને કોઈ અડતું નથી. અને બીજા બધા કાળનું પક્ષ છે, લાંબે ગાળે પણ કાળનું પક્ષ છે. ઠેઠ પ્રકૃતિ પાતાલથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા જ કાળનું પક્ષ છે, બધા. અને કાળનું પક્ષ છે એટલે કેટલી મોટી, કેટલો મોટો ફેર પડ્યો. અનાદિના આ તો જેને વર્ગ્યું જ નથી. મહારાજ સ્વામીને કોઈ કાર્ય વર્ગ્યું નથી માયા. અને માયા તો શું કરવાની છે? આ મોટા પુરુષ આગળ એનું કાંઈ ચાલે એવું નથી. લાકડા, પાણા, ઈટાળા, માણસ, એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે. પણ ભગવાનની મૂર્તિ આવે તો સર્વે કાળનું પક્ષ છે. અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે. કથા છે ભગવાનની મૂર્તિ છે. તે થકી સમજણની દ્રઢતા થાય છે. અને એ તો ઉત્તમ મૂર્તિ છે, કેમ કે તે થકી આપણે સમજણની દ્રઢતા થાય છે. અને સમજણ છે બહુ મોટી વાત છે. સમજણ હોય એટલે બધું બેલેન્સ થઈ જાય, બધા સર. અને નહીં તો બેલેન્સ ના હોય તો આપણે ઘણી બાજુ ખેંચાયા કરીએ, આમ તેમ આમ તેમ. પણ સમજણ હોય તો સમજણથી એટલી બધી આપણે મનમાં થાય, સમજણે કરીએ બધું જ થાય છે. એટલે મૂળ મુદ્દો આવ્યો તે થકી સમજણની દ્રઢતા થાય છે. માટે એનો અભ્યાસ રાખો, એટલે કથાનો અભ્યાસ રાખો. અને કથા એવી રીતે કરવી કે જે પોતાને અસર થાય. અમથું તો કથા નહીં કરી, અમથું તો જેમ પાણા, ઈટાણા, ઢેખાડા, એના જે એની જેમ ખપી જાય. પણ કથા સમજીને, કથામાં આપણે ખૂબ વિશ્વાસ લાવવું. ચાર પ્રકારના સત્સંગી, ત્યાં પ્રથમ સૌ કરતાં સરસ આત્માને પરમાત્માનું જ્ઞાનવાળો, અને તે પછી બીજો ધ્યાન પ્રીતિવાળો, તેને કહીને જોડાયો હોય તો તે પાર પડે, ને તે કહેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે. તે હવે આજ્ઞામાં રહેવાનો તો આપણે બધા આજ્ઞામાં રહીએ છીએ અને માંડ માંડ પૂરું પડે, અને તે પણ સ્વામી પૂરું પડે તો, નહીં તો એમાં ચક્ર ચડી જાય. એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કયા તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો છે. ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ના આવે? પછી તેનો ઉત્તર કર્યો છે, કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે. એટલે ધક્કો મારે પડી જાય પણ પાછો ઊભો થાય, પડી ના રહે, બસ હવે પડી ગયા આપણે કાંઈ ના થાય એવું નહીં, પાછો ઊભો થાય. એટલે ચાર પ્રકાર. પછી તેનો ઉત્તર કરે છે, કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે, ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે. ને દેશકાળ તો આવે ખરો, એ દેશકાળ તો ચારે બાજુ દેશકાળ તો છે જ. આપણે દેશકાળના પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ આપણે, એટલે દેશકાળ તો લાગે. પણ એ ચોમાસામાં જે પડી જાય, ઊભો થાય, કોઈ ધક્કો મારે એ ઊભો થાય, એ પ્રકારે જ્ઞાનીને ફેર પડે. જ્ઞાની હોય એને એની જાત રક્ષા થાય, એની એવી સમજણ છે, એવું જ્ઞાન છે, તે એ પ્રમાણે રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીહરિની સેવામાં જે પાળા રહેતા તે શ્રીહરિની મરજી ક્યારેય લૂપતા નહીં. જો પાર્ષદો પણ એવા સમર્થ હતા, શ્રીની સાથે રહેતા, અને કોઈ કંઈ કહી જાય તો પણ સહન કરતા. શ્રીહરિની સેવામાં જે પાળા રહેતા તે શ્રીહરિની મરજી ક્યારેય લૂપતા નહીં. શ્રીહરિ તેમનો તિરસ્કાર કરે, વઢે તો સવરું લેતા, દુખાતા નહીં, સવરી લઈ મહિમાથી સેવા કરે તેને શ્રીહરિ રાખતા. શ્રીહરિની સેવામાં જેવા તેવા ના હોય, આવો હોય તો શ્રીહરિની સેવામાં રહી શકે, સહન કરે. શ્રીહરિ તેમને તિરસ્કાર કરે, ભગવાન પોતે તિરસ્કાર કરે. વઢે તો સવરું લેતા, તો દુખાતા નહીં, સવરી લઈ મહિમાથી સેવા કરે તેને શ્રીહરિ રાખતા. આવા હોય તો શ્રીહરિની સેવામાં રહી શકે. વઢે તારે દુઃખ લગાડે તેને દૂર કરતા, વઢે અને તે દુઃખ લગાડે, કે મનમાં થઈ જાય કે મારો શું વાંક, મને શું કામ મળે છે, એવું બધું થઈ જાય તો મારે કે એને દૂર રાખતા ના જઈએ. કહે એને ખોટું લગાડે તેનો વિશ્વાસ શ્રી કરતા નહીં. એટલે આ આપણે પારા આપણા માટે ઉપદેશ છે. શ્રીહરિ તો એમની સામે તો ક્યાંથી થવાય, આપણે મનમાં દુઃખ લગાડે શ્રીહરિ કોઈ, હવે શ્રી તો કહેતા નહીં, પણ શાસ્ત્રીમાં યોગી આપણા પ્રમુખ સાહેબ એ પણ કહેતા નહીં તો કોણ કહે? તો એના જે એકવાર અમારે ગુણાતીત સ્વામી હતા મુંબઈમાં, તો યોગી અપાએ વાતમાં વાત કાઢી કે ગુણાતીત કેમ છે, તારું કેમ છે? તો ગુણાતીત કે બાપા તમે વળો તો મને વાંધો નહીં, પણ આ 60 મારા ગુરુ થાય છે, એ 60 સંતો હતા એ મારા ગુરુ થાય છે, તારે ચટપટી લાગે. તો સ્વામી કે અમે ક્યાં કહેવા જવાના છે? સ્વામી બાપા યોગી બાપા ક્યાં કહેવા જવાના છે? તો ઓલા દ્વારા જ બધું તમને કહે. તો આ સત્સંગમાં એવું સમજવાનું છે, આપણે બધા કોઈ કહી જાય ભગવાન એના દ્વારા કહી દીધું મને એવું. એટલે ટૂંકમાં મનમાં હોય, ખરેખર મનમાં હોય કે આ સત્સંગ બધો દિવ્ય છે, કોઈ વડે કરે એ સૌરું લે, તો મહારાજ એ યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ શાસ્ત્રી મહારાજ બધા રાજી થાય. સૌરું લે, મનમાં દુખાય, કંઈક પણ મનમાં થાય કે આ મને કેમ કહ્યું, આમ કહ્યું, ઓલાને વાંક છે ને મને કેમ કહ્યું, એવું બધું થાય તો મહારાજ કે એ દૂર રાખતા પાસે આવવાના. આમ તો પાસે જ હોય, જોડે બેસા હોય, પણ તો એ દૂર છે. એટલે આપણે સમજ, પાસે દૂરની વાત નથી, એમના વચન છે એ પણ વર્તે એ પાસે છે, ના વર્તે દૂર છે. પાસે અડો અડ બેઠા દૂર છે એવું છે. તો મારા બધા વચન જાણી લેવા, શ્રીજી મહારાજ આ મોટા સંતો એકાંતિક ભક્તો એને જાણી લેવા અને એ પ્રમાણે આપે રહેવું. કડે ધાર આપે ટોચો ના વાગે એવી રીતે રહેવું. જો બહુ મોટી સામર્થ્ય છે, ખરેખર બહુ મોટી, એ સહન કરે આ સત્સંગમાં. તો સહન ખાલી મોટા પુરુષ કહે એ તો કહેવાના જ નથી, પણ બીજા દ્વારા આપણને ઠપકારે કંઈ કહી જાય તો સહન કરે. એ ભેદ પડી જ જાય, મારા જ કહેવા દો નહીં, આ લલ્લુ મફતીઓ મને કહી જાય. તો જો એવો ભાવ થાય ને એ બહુ બહુ મહારાજનો રાઈપો ના થાય. ટૂંકમાં આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે થવાનું જ છે. આ સત્સંગ તમે જેમ જેમ તમે પાત્ર થાઓ એમ બધું આ થવાનું છે. કોઈ કહી જાય અને એક કસોટી ભગવાનની કસોટી જ કરે ને આપણે આખો વર્ષમાં ભણીએ અને વર્ષે વર્ષના અંતે પરીક્ષા લેવાય. અહીં સત્સંગમાં તો અખંડ રોજ પરીક્ષા થાય, જે પાકો હોય એની પરીક્ષા કરે, કાચાની ક્યાંથી પરીક્ષા કરે, એમાં માલય શું છે. આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણી જાણો. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એવો નંબર શ્રીજી મહારાજે આપી દીધો. તાર સત્સંગમાં સત્સંગ મૂર્ત સહન કરવું, મહિમા સમજવું બીજાને, અને દાસના દાસ થવું, અને જે આવી રીતે વર્તે એ સત્સંગમાં ધણી જ છે, સત્સંગનો ધણી છે. હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ન કરવું. હરિભક્ત થઈને ઓલો કરી જાય પણ તમારે ના કરવું, એવી વાત. અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને ક્ષમાની ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે. હવે કોઈ કહી જાય તમે દુખાઈ જાઓ એવું ના રાખો, એને હાથ જોડીને એની ક્ષમા યાચના કરવી. ઓલો અપરાધ કરે તોય તમારો અપરાધ કરે ને ભૂલે. હવે સત્સંગમાં ઘણા બધા યુવકો છે આ પાર્કિંગ લોટમાં ને બીજા બધા, એને કહી જાય તો મનમાં ના લે. પણ ખરેખરી પરીક્ષા તો અંતરથી, અંતરમાં એ અભાવ ના આવે એ વાત. એટલે હરિભક્તો આપણે ઘણા બધા તૈયાર છે આ બાબતમાં. સામેના હરિભક્ત પણ ખરી પણ ક્ષમા કરી દીધી, કાંઈ અપરાધ થયો નથી એમ કહેવું. બોલો સામે એ તમને કહે કે ભાઈ મારો અપરાધ થઈ ગયો, ત્યારે હરિભક્ત કહેવું ના કાંઈ અપરાધ થયો નથી, એટલે સર્વભર માફી માગી અને બધી ભૂલી જવું. ફોરગીવ એન્ડ ફોરગેટ. ફોરગીવ તો થઈ શકે, ફોરગેટ નથી. એ તો દાળમાં રાખી રહે અને છોડવું બહુ મુશ્કેલ છે. પણ આ સત્સંગની રીત છે. સત્સંગ તમે ખરેખરો કર્યો હોય તો આવી રીતે વર્તવું પડે. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. ભગવાનના જેવા ગુણ આપણે કોઈ કહીએ કે આ ચેમ્પિયન છે ફૂટબોલનો કહેવાય, એના જેવા ગુણ છે તો કેટલી છાતી ફૂલે. કોઈ એક્ટર હોય એના જેવા ગુણ આવે એવું કહે તો કેટલી છાતી ફૂલે. તો ભગવાન જેવા ગુણ આવે છે. ભાજી મોરા ભગવાન બરાબર છે. ભગવાન જેવા ગુણ એટલે શું બાકી રહ્યું અને શું કરવામાં દાસ થવામાં. ઠેઠ નીચે જાય તો સૌથી ઉપર આવે. ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય, આ સત્સંગમાં કરવાનું છે. હરિભક્તનો દાસ ના થાય, સંતનો દાસ ના થાય તો એની ગતિ કેવી. મહારાજ કહે સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તમારા બધાનો.

ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે, કેટલી મોટી વાત. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પદ મળે છે. કેટલાય જન્મના પુન હોય તો દાસ થવાય, નહીં તો બાપ તો છે જ. જો મહારાજે આજે પંક્તિ આવી હતી, શું દાસ હવે જો નીલકંઠ વર્ણી કે શ્રીજી મહારાજ આવે તમને ભેટે, ભેટવાનું ચાલુ રાખે, એક સેકન્ડ બે સેકન્ડ ભેટીને છૂટા ના કરે, ચાલુ રાખે, કેવી મજા પડે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી આવી તો ભેટ અને છોડે જ નહીં તમને, કેવી મજા પડે. તે આ વાત કહે, દાસ થવાથી આટલું ફળ મળે છે. આપણે બીજાને ભેટવાનું હશે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે. જે દાસાનું દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. જે દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. આપણે શું કરવાનું સત્સંગમાં? વધવાનું છે, ઘટવાનું છે? હા, તો આ વાત કરી, દાસ થાવ. ચિંતામણી, પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. ચિંતામણી કલ્પવૃક્ષ તો આ દુનિયામાં છે જ નહીં, પણ ધારો કે હોય ચિંતામણી, જે ચિંતવે મળે. 100 માળનું મકાન ચિંત ફટ, કન્સ્ટ્રક્શન કરવું ના પડે, એકદમ તૈયાર. કલ્પવૃક્ષ નીચે હોય એનો જે સંકલ્પ કરે થાય. પણ મહારાજ કહે, ચિંતામણી પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. દાસના દાસ ને તેના દાસ. યોગી આપે અમે વાંચીએ છીએ પેલું ગ્રંથ યોગીવાણી, એમાં વાત આવી કે એક હરિભક્ત હતા, એમને કહ્યું કે તમારો બાળક હોય એનો અંગૂઠો ધોઈને અમે પીએ તો ખરું. તમારા કોઈ હરિભક્ત હોય એનો બાળક હોય અને યોગી આપે કે અમે એનો અંગૂઠો ધોઈને પીએ, દાસ. આ બધું શું છે? બધું આ મૂકીને જતો રહે. આ બધું આવું કરવાનું સત્સંગમાં આવ્યા, આવું કરવાનું એવું થાય. પણ એમાં માલ છે, પરાણે કરાવતા નથી.

0: ખૂબ માલ છે. ભગવાનના જેવા ગુણ આવે, ભગવાન ભેટે મૂકે નહીં, આ બધા ગુણ આવે છે, એટલે આ શું કામ ના કરું. બીજું બધું મૂકીને, બધું બાજુમાં મૂકીને, આપણે નાની નાની વસ્તુ હોય ને, બે પૈસા, પાંચ રૂપિયા, દસ રૂપિયા, એ બધું મૂકીને એકદમ કરોડ રૂપિયાની વસ્તુ લઈએ એવું છે. બધું મૂકીને દાસપદ ઉપર જવું. ઈશ્વરો અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. અક્ષર મુક્ત થવું હોય, ઈશ્વર થવું હોય, રાધા રમાદી જેવા ભક્ત થવું હોય, એ બધા દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે, ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ, એટલે માપ ન કહેવાય, એક કલ્પ એટલે 8,64 કરોડ, એટલે કરોડો કલ્પ સુધી ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે. આ તો બધું ચાલ્યા જ કરે છે. બે સરખે સરખા હોય ને, એકના વખાણ થાય, બીજાના થાય, બીજા નાના મોટાના વખાણ થાય, વાંધો ના, પણ સરખે સરખા હોય ને ત્યાં કુસ્તી થાય, કુસ્તી જ થાય, બીજું કાંઈ નહીં. એટલે પણ મહારાજે કહ્યું કે ક્યારે બરોબરિયા પણ આવવાના દેવ. બધા મોટા છે, બધા મોટા છે. દાસના દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. આટલું કરે ત્યારે દાસની પદવી આપે છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે. દાસના દાસનો દાસ, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. આ ભેજમ બેસે, આવું થઈ જાય, આ શું આપ દાસ દાસ દાસ. એમાં જ માલ છે, એમાં જ ભગવાનનો રાજીપો છે. ભગવાન ભેટ જ છોડે જ નહીં તમને. એવી વસ્તુ દાસ પદવી પરથી પર પદવી છે. એટલે આ જે છે માલ છે, દાસ દાસના દાસના દાસ થવામાં માલ છે. સહજાનંદ સ્વામી મહારાજ.
1: મળવાનું નથી એવા એ પોતે પવિત્ર સંત છે. તો આવા બહારના માણસને, નાસ્તિકને આવી અનુભૂતિ થાય છે કે આ સંતની અંદર એ ભગવાન પોતે પ્રગટ રહેલા છે. હમણાં સ્વામીશ્રી આવી રીતે એકાદ વર્ષ પહેલાં મહારાષ્ટ્રની અંદર પધારેલા અને ત્યાં શ્રીકાંતે જીચકર કરીને બહુ જ મોટા પ્રતિષ્ઠિત મહાનુભાવ છે. અલ્પ સહવાસની અંદર આવી અનુભૂતિ થાય છે કે આ સંતની અંદર ભગવાન એ પોતે પ્રગટ રહેલા છે. તો સાધુ સંતો જે બહારના છે એ લોકોને પણ થાય છે કે આ સ્વામીની સાધુતા એવી છે કે ભગવાન એની અંદર રહે. તો આવી વાત આ ચિદાનંદ સ્વામીએ પણ પોતે આપણને સમજાવેલી છે. દિવ્ય જીવન સંઘ નામની બહુ જ મોટી ભારતની સંસ્થા, જેના પોતે અધ્યક્ષ છે, એમના હજારો શિષ્યો છે, પણ એમણે પોતે વાત કરેલી કે જેમ આપણે સ્ટેથોસ્કોપ જોઈએ ને આપણને ડૉક્ટર યાદ આવી જાય, જેમ કાળો કોટ જોઈએ ને આપણને વકીલ યાદ આવી જાય, એમ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ અને આપણને ભગવાન યાદ આવે વગર રહે નહીં, એવા એ પોતે પવિત્ર સંત છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ પોતે ગયા નથી, પરંતુ ભગવાન આજે આ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર વિચરી રહેલા છે. એમના અંગો અંગની અંદર એ શ્રીજી મહારાજ પોતે રહ્યા છે. પ્રથમના 27માં મહારાજે લખ્યું છે કે આવા સંતની આંખોમાં જોનારા ભગવાન છે, એના મુખની અંદર બોલનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. તો આજે એક ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ આજે આ પૃથ્વી ઉપર આ સ્વામીશ્રી દ્વારા વિચરી રહેલું છે. આજે એ આપણને પ્રાપ્ત થયું છે. જે પ્રાપ્તિ 500 પરમહંસોની હતી, જે પ્રાપ્તિ દાદા ખાચર પર્વતભાઈની હતી, જે પ્રાપ્તિ જીવબા લાડુબા વગેરેની હતી, એ પ્રાપ્તિ આજે આપણને છે. એ પ્રાપ્તિ આજે આપણને થયેલી છે. એટલા મોટા ભાગ્ય આપણા છે. તો આ એક મહિમા સમજાવીને હવે આ શતાનંદ સ્વામી આ સત્સંગી જીવન ગ્રંથનું આવી રીતે સમાપન કરી રહેલા છે. આ સત્સંગી જીવન ગ્રંથ એ રઘુવીરજી મહારાજે મહારાજ ધામમાં ગયા પછી એની કથા કરાવેલી. એનું કારણ એટલું જ હતું કે આ ગ્રંથની અંદર એવું ચરિત્રો મહારાજના લખેલા છે કે મહારાજનું પ્રગટપણું આપણને અનુભવાય. તેવો એક અતિ સુંદર ગ્રંથ આ શતાનંદ સ્વામી આપણને આપ્યો અને સમજાવ્યું કે આવું મહારાજનું કાર્ય હતું, આવા એમના ચરિત્રો હતા. આજે એ જ પ્રાપ્તિ આપણને છે. તો આજે આ સત્સંગીજની પારાયણ એની આજે આપણે પૂર્ણાવતી કરી રહ્યા છીએ. તો પ્રાપ્તિ તો એની એ છે, પરંતુ પૂર્ણાવતિ એની યથાર્થ ક્યારે થઈ કહેવાય આ ગ્રંથની? તો જેમ શ્રીજી મહારાજ એ સત્સંગીનું જીવન બની ગયેલા, એમ જ્યારે સ્વામીશ્રી આપણું જીવન બની જાય ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથ પૂરો થયો કહેવાય. જેમ પૂજો ડોડીઓ અને જોબન ભગી મહારાજ ધામમાં ગયાના સમાચાર સાંભળ્યા અને એમના પ્રાણ પંખેરા ઉડી ગયા, મહારાજ આ આટલી હદ સુધી એમનું જીવન બનેલા, એ પ્રકારનું જીવન આપણું સ્વામી બને ત્યારે સત્સંગી જીવનની પૂર્ણાહુતિ થઈ કહેવાય. આજે આપણે બધા જ આ વ્યવહારની અંદર રહ્યા છીએ. એ વખતે પણ બધા હરિભક્તો વ્યવહાર કરતા, એ વખતે પણ બધા સંતો પ્રવૃત્તિ કરતા, પણ એમનું નિશાન એ મહારાજ હતા, એમનું જીવન એ મહારાજ હતા. તો એ રીતે આપણું પણ જીવન આજે સ્વામીશ્રી બની જાય તો પછી આ સત્સંગી જીવનની પૂર્ણાહુતિ થઈ ગઈ. નહીં ત્યાં સુધી આની પારાયણ એ ચાલુ જ છે. એવો અભ્યાસ આપણે નિયમિત એ કરવો જોઈએ કે જેથી સ્વામીમાં આપણી વૃત્તિ ચોંટે. તો સ્વામી આપણું જીવન બન્યા ક્યારે કહેવાય? તો આપણે મહારાજે આપણને વચનામૃતમાં સમજાવ્યું છે એના આધારે જોઈએ તો મહારાજે કારણીના 11માં કહ્યું છે કે જેને જેનામાં પ્રીતિ હોય એ ક્યારેય એની મરજીને લોપે નહીં. આપણને જેના વિશે અતિશય હેત હોય તો એ ક્યારેય કુરાજી થાય એવું આપણે આચરણ કરતા નથી. તો મહારાજ આપણને સમજાવે છે કે આપણું જીવન એ સત્પુરુષ ક્યારે બન્યા કહેવાય? જ્યારે એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે પોતે આપણું જીવન બન્યા કહેવાય. એની આજ્ઞામાં બિલકુલ ફેર નહીં. જેમ સ્વામીએ પોતે વાત કરી છે ને કે યોગીજી મહારાજથી મારો વિચાર એ ક્યારે પણ જુદો પડ્યો નથી. સ્વામીનું જીવન યોગીજી મહારાજ બનેલા તેની નિશાની આ છે કે ક્યારે યોગીજી મહારાજની આજ્ઞામાં એમણે પોતે કોઈ દિવસ ફેર પડવા દીધો નથી. જેમ યોગીજી મહારાજે કહ્યું એમ સ્વામીએ પોતે પોતાનું જીવન એ વિતાવેલું છે. તો આ રીતે જો આપણે પણ રહીએ તો એ સ્વામી આપણું જીવન બન્યા કહેવાય. સત્પુરુષમાં અખંડ દિવ્ય ભાવ એ આપણને રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. મધ્યના 54માં મહારાજે કહ્યું કે જેમ રાજા હોય અને 60 વર્ષે દીકરો થયો હોય તે દીકરાના વિશે રાજાને અતિશય પ્રીતિ હોય, પછી એ દીકરો એની મૂછો તાણે, એના ખોળાની અંદર ગમે તેવી રીતે પેશાબ કરી જાય, લઘુ કરી જાય, તો પણ રાજાને એનો કોઈ દિવસ અભાવ આવતો નથી. કારણ કે રાજાનો આ દીકરાનું જીવન બની ગયો છે. એમ સત્પુરુષની કોઈ ક્રિયામાં આપણને સંશય ના થાય, એના ચરિત્રોમાં દિવ્ય ભાવ રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. સ્વામીનું જીવન શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ હતા કારણ કે અને છે કારણ કે એમને એમના ચરિત્રમાં અખંડ દિવ્ય ભાવ છે. યોગીજી મહારાજે કેટલી બધી પરીક્ષાઓ એવી રીતે થાય એવા પ્રસંગો સ્વામીના જીવનમાં આવેલા, છતાં પણ સ્વામીને અખંડ દિવ્યભાવ યોગીજી મહારાજના વિશે. તો આવી રીતે આપણું પણ મન કાયમ આ સ્વામીના દિવ્ય ભાવની અંદર રસબસ રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. અખંડ એમની સ્મૃતિ રહેવી જોઈએ આપણને. મધ્યના 38માં મહારાજે કહ્યું કે જેને જેના વિશે હેત હોય તો એને એની જ અખંડ રટના લાગી રહે. જેમ કામી પુરુષનું મન સ્ત્રીમાં પરોવાઈ જાય તો અખંડ એને પછી એના જ વિચારો આવ્યા કરે. જેમ લોભી માણસ હોય એને અખંડ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય છે, એમ જેને જેના વિશે લગ્ની હોય એને અખંડ એની રટના લાગી જ રહેતી હોય છે. તો આપણને પણ અખંડ સ્વામીનું ચિંતવન થાય ત્યારે આ રીતે મહારાજ અને સ્વામી આપણું જીવન બન્યા કહેવાય. સ્વામીએ વાતોમાં લખ્યું છે કે મહારાજની મૂર્તિ એક પળ જો અમને વિસરાય તો અમારું તાળવું ફાટી જાય. તો એ જો મહારાજ એમનું જીવન બનેલા તો એમ આપણું પણ જીવન સ્વામી આ રીતે બન્યા કહેવાય. અખંડ આપણને એમની સ્મૃતિ રહેવી જોઈએ અને ક્યારે એમના વિશેથી આપણી નિષ્ઠા ડગે નહીં ત્યારે એ આપણું જીવન બન્યા કહેવાય. પતિવ્રતા સ્ત્રી હોય અને એનો પતિ જીવન બન્યો ક્યારે કહેવાય? તો એ પતિ સિવાયનું મન બીજે ક્યાંય જાય નહીં. ગમે તેવા રૂપવાન, ગમે તેવા યૌવનવાન, ગમે તેવા ધનવાન માણસને જુએ તો પણ પતિ સિવાય બીજે ક્યાંયનું મન ડગે નહીં તો એનો પતિ એનું જીવન બન્યો કહેવાય. એમ આપણું પણ જીવન સત્પુરુષ બને ક્યારે કહેવાય? તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજે ક્યાંય આપણું મન જાય નહીં ત્યારે આપણું જીવન બન્યા. કહેવાય, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલ નિધિ ખારા. પેલા નાવ ઉપર કાગડો બેસી ગયો હોય અને નાવ પછી મધ દરિયે પહોંચે, પછી એ કાગડો ઉડે તો પણ પાછો એને ક્યાં બેસે? એ ત્યાં

ಪ್ರಮುಖ ಜಿತಮನೆ ಮೂಲವು ಶುಕಹೀರೆ ಕೃಪಾ ಕರೋ ಮುಜವು ಪರಿ ಸುಖ

સર્વપ્રથમ આપણે સૌ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

યોગીજી મહારાજે યોગી ગીતામાં વાત કરી છે કે આપણા માટે સંત એ કેવા છે. તો જ્યાં સંત હોય ત્યાં જ ઘર. બાપ એ જ છે, એ જ જીવન પ્રાણ, ત્યાં જ અક્ષરધામ. દેહ ઘીરો મૂકો પછી આપણે ધણી ગયા. યોગીજીમાં સમજાવે છે કે જ્યારે આપણા જીવનમાં આવા સંત પ્રવેશ કરે જે સાક્ષાત અક્ષરધામ સ્વરૂપ હોય ત્યારે આપણે કેટલા નિશ્ચિંત બની જાય છે. ત્યારે આપણી સંસાર વ્યવહારની બધી જ જે જવાબદારી એમના શિર આવી જાય અને આપણે એકદમ હળવાફૂર રહી શકીએ છીએ. કારણ કે એ જ બાપ છે, એ જ આપણું ઘર છે, એમ યોગીજી મહારાજે આપણે સમજાવ્યું. બાળક રડે ત્યારે કાં તો માતા પાસે જાય કાં તો પિતા પાસે જાય. જ્યારે માતા પાસે જાય ત્યારે માતા શું કરે? ખોળો આપે. પણ પિતા ખભો આપે. માતા રડે કે ચાલ બટે રડી લે, વાંધો નહીં, બસ છાનો રડે, ના રડાય એવું કે. પણ પિતા થોડીક વાર રડવા દે પછી ને ઊભો કરે, હવે ક્યાં સુધી રડીશ તું, ઊભો થા, ચાલ મહેનત કર. એમ સત્પુરુષ આપણે બધી રીતે રક્ષા કરે, આપણું સાચવે પણ ખરા, આપણે શિખામણ પણ આપે. પણ ધીમે ધીમે આ સંસાર જીવનના માર્ગમાં આપણે આગળ ધપાડે કે તું હવે આગળ વધ, હું તારી સાથે છું, બધું તારી રીતે, પણ હવે આગળ ધીમે ધીમે શીખતો જા. અને એવી શિખામણ પણ સત્પુરુષ આપતા રહે છે કે ડગલેને પગલે એને દરેક ક્ષેત્રમાં, જીવનના દરેક પ્રસંગમાં, દરેક ઘટનામાં સત્પુરુષ સાથે હોય એવો અનુભવ થાય છે. રઘુવંશમાં કવિકુલ ગુરુ કાલિદાસે બહુ સુંદર એક પ્રયોગ કર્યો છે. રઘુવંશ છે એ રામ ભગવાનના જે બધા પૂર્વજો થઈ ગયા, એટલે કે દિલીપ રાજા, અજ રાજા, રામ ભગવાન પોતે, એમની આખી જે વંશાવલી છે એનું ચરિત્ર વર્ણન છે. 19 સર્ગમાં આ અદ્ભુત મહાકાવ્ય કાલિદાસે એનું નિરૂપણ કર્યું છે. સંસ્કૃતમાં કેવું કહેવાય છે કે કાવ્ય કામનીના 5 પ્રાણ છે, એ 5 મહાકાવ્ય. એ 5 મહાકાવ્યમાંના જે 2 એ કાલિદાસે રચિત છે, એક તો કુમાર સંભવ અને બીજો આ રઘુવંશ. એ રઘુવંશનુંમાં બીજા સર્ગમાં દિલીપ રાજાનું વર્ણન આવે છે કે દિલીપ રાજા પોતે કેવા રાજા હતા. લખે છે, પ્રજાનામ વિનયાધાનાત રક્ષણાત રક્ષણાત ભરણાત અપી સ પિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવઃ. પ્રજા માટે સાચા પિતા કોણ હતા? દિલીપ. કારણ પોતે વિનયનો આદાન કરતા, એટલે કે સંસ્કારનું પ્રદાન કરતા, સંસ્કારનું સિંચન કરતા, પોતે રક્ષણ આપતા, ભરણ પોષણ કરતા, માટે એ જ સાચા અર્થમાં પિતા હતા. બાકી બીજા બધા તો તાસામ કેવલમ જન્મ હેતવઃ, કેવળ જન્મનો હેતુ હતા, એ સાચા અર્થમાં પિતા જ નથી. સાચા અર્થમાં પિતા 3 વસ્તુ કરે, વિનય આધાન, સંસ્કારનું પ્રદાન કરે, પછી રક્ષણ કરે અને ભરણ પોષણ કરે. આ 3 મુદ્દા આપણે વારાફરતી જોશું. ગઈકાલે આપણે રક્ષણની વાત સાંભળી, વિનયનું પણ આધાન કરે, એટલે કે છોકરાને સંસ્કાર પણ આપે. ગઈકાલે આપણે જોયું કે સ્વામીશ્રી એમના સંપર્કમાં આવતા સંતો હરિભક્તોને નાની નાની બાબતમાં પણ કેવી રીતે શિખામણ આપે છે. તો સંસ્કારમાં પણ એવું જ છે, આલોકની દ્રષ્ટિએ બાપા શિખામણ આપે, પણ જે આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણે જે ભજન ભક્તિ કેવી રીતે કરવા એમાં પણ શિખામણ આપે છે. સ્વામીશ્રીના ખેતવાળા હરિભક્ત યુવક એટલે હિતેશ કોન્ટેક્ટ લંડનના, ગઈકાલની વાત આપણે કરી હતી, અત્યારે અમેરિકા છે, એમનો દીકરો કીર્તન એ આબુ છાત્રાલયમાં ભણે છે. મને પણ એટલો જ બાપા સાથે હેત પ્રીતિ જોડાયેલો. એકવાર આ આબુમાં ભણતો છોકરો હિત કીર્તન બાપા પાસે આવ્યો. બાપા રાત્રે પડવા જતા હતા, બાપા બાથરૂમમાંથી બહાર આવ્યા અને બાપા સાથે એકદમ સખા બહુ એકદમ ફ્રી, એટલે બાપા આગળ હાથ લંબાવે છે. બાપા કે હાથ આપો ને, કીર્તન સામેથી બાપાને કહે છે બાપા હાથ આપો ને, અને બાપાએ હાથ આપ્યો. અને એમ કરીને આ નાનો છોકરો એ નાનો હાથ સામે બાપાનો હાથ,
પણ એક વિશેષ પ્રકારનો હેન્ડશેક કીર્તને બાપા સાથે કર્યો. તમે કદાચ ખબર નહીં કે જોયું હોય કે નહીં, પણ આ બધી પરદેશી બધી રીત છે. તમે હેન્ડશેક કરો તો એના આમ હોય, પછી આમ કરે, પછી આમ કરે, પછી આમ કરે, ને પછી આમ ચપટી વગાડે. છેલ્લે 5 સ્ટેપમાં એનું હેન્ડશેક કરવા માટે, જે ખાસ દોસ્ત હોય, ખાસ ફ્રેન્ડ હોય, એ જ્યારે મળે ત્યારે આવી રીતે હેન્ડશેક કરે. આમ આમ સીધી રીતે નહીં, આમ પેલા હેન્ડશેક કરે, પછી આમ ઊંધા કરે, પછી આમ કરે, પછી આમ કરે, અને જ્યારે આમ અંગૂઠો છેલ્લે આવે એમ પછી આમ ચપટી વાગે, હાથ છૂટા પડે. બાબાને એમ કે કહો આ તો નવું કંઈક આપણે શીખ્યા. બાબા કે ફરી વાર કરતો, એ 2 વાર ત્યાં કર્યું. પછી બાબા કે ચાલો એક છેલ્લી વાર. બાબા કે હું શીખી ગયો, આપણે છેલ્લી વાર કરી. આમ અરસ પરસ આવી રીતે કરવા ગયા. પછી છેલ્લો જે સ્ટેપ આવે ને આમ ચપટી વગાડવાનો, બાપા ચપટી વગાડી એ પહેલાં હાથ જોડી દીધા. પછી કીર્તને કે હવે આપણે આવી રીતે હેન્ડશેક કરવાના. બહુ નાની બાબત છે, પણ એક પરદેશી બાળકના અંતરમાં પણ આ ભારતીય સંસ્કૃતિ, આપણા જે પ્રથાઓ છે, કે આપણી સંસ્કૃતિ હેન્ડશેક, આપણે તો દાસ બનવું છે, નમ્ર બનવાનું છે, આવા નાના બાળકના અંતરમાં પણ આ નિર્માણીપણા જે શીખ બાપા એ પહેલેથી આપી શકે છે. આવા તો એક આપણે પ્રસંગ જેવો, પણ બાળકો સાથે જ્યારે બાપા આવે ત્યારે બાપા અવશ્ય આવી જે ભગવાનની ભક્તિ, ભગવાનની જે મર્યાદા, નાની શીખ આપતા જ હોય છે. મુમુક્ષુ અજમેરા સ્વામી બાપાનો પણ એક બીજો લાડીલો છોકરો, એ ત્યાં સારંગપુર આવેલા દાદા સાથે, રસિકભાઈ સાથે. તો ઠાકુરજી આગળ ઊભો હતો, બાપાએ કે દંડવત કર, તો દંડવત કરે પણ બહુ મજા ના આવી, બાપાને સંતોષ ના થયો. બાપાએ બોચી પકડીને બરાબર નમાવ્યું કે આમ દંડવત કરાય. એમ નાના કરોડપતિ છોકરાને પણ બાપા એકદમ પ્રેમથી શીખવાડે કે દંડવત કરે તો આવી રીતે વ્યવસ્થિત કરાય. અમેરિકા લંડનમાં યજ્ઞેશ ટગ એ વખતે બહુ નાનો હતો, 88માં, પણ સ્વામી બાપાને શીખવાડે આરતી આમ ઉતારાય. બાપાને ત્યાં બાળ સભા હતી, 2 છોકરાઓ પેલા દેવ બાળક થઈને આમ પેલા ધોતીનું બધું પહેરીને ખેસ પહેરીને બાપાને એસ્કોર્ટ કરવા માટે આવ્યા. એ લોકો બાપાને સિંહાસન સુધી પહોંચ્યા. બાપા એ વખતે આરતી થવાની હતી, બાપાએ આરતી કરી, પણ તરત બાળકના હાથમાં આરતી આપી કે જો આવી આરતી થાય, આમ આમ સાથે હાથ કરી અને આરતી શીખવાડી. એમ બાપાના સંપર્કમાં જે પણ કોઈ આવે છે, બાપા આવી અવિશ્વ શીખ આપે છે. અમે કીધું વિનયાધાનત, વિનયનું જે પ્રદાન કરવું એ સત્પુરુષનું કામ છે, આવા ગુણાતી સત્પુરુષનું કામ છે. વિનયની વાત આવે છે એટલે એક છોકરો યાદ આવે છે, 15 વર્ષનો છોકરો હતો મુંબઈનો, એનું નામ વિવેક મિસ્ત્રી. મુંબઈથી આ છોકરા બધા આવતા હતા બાપાના દિવાળીનો લાભ લેવા માટે. બધાને થયું કે વેકેશન પડે છે તો બીજે ક્યાં વેકેશનમાં કંઈક ફરવા જઈએ, એના કરતાં આપણે બાપા સાથે ફરવા જઈએ. આપણને એક બાપાનો વિશેષ પ્રેમ છે. બાપા 60-70 વર્ષના છે, છોકરાઓ 10-12-15 વર્ષના હોય, છતાં પણ દેશ પરદેશથી આમ કૂદી કૂદીને આવતા હોય કે બાપા સાથે આપણે વેકેશન કાઢીએ. યોગી બાપામાં આપણે સાંભળેલું કે મોટા મોટા ડિગ્રીધારીઓ આમ કોલેજમાં હોય પણ વેકેશનની રાહ જોતા કે ક્યારે વેકેશન શરૂ થાય ને સદા બાપા પાસે પહોંચી જાય. આ બાપાનો જે પિતૃ પ્રેમ છે એ સૂચવે છે. બાકી બધા તો ક્યાંય આમ સાપુતારા ના અને તેને બધા ક્યાંય બધા હિલ સ્ટેશનમાં ફરતા હોય, કોની સાથે ફરતા હોય, પણ આવા છોકરાઓ રાહ જોતા હોય કે 10-15 દિવસ વચ્ચે કંઈક મળે તો બાપા પાસે જઈ આવું. એટલે આ વિવેક મિસ્ત્રીને બીજા 2-3 કંઈક બીજા કિશોરો હશે બમ્બઈના, એ ગોંડા લાવ્યા બાપાનો દિવાળીનો લાભ લેવા માટે. ત્યાં 10-1 દિવસ રહ્યા પછી બાપાનો એક ક્રમ હતો કે કાર્તિક સુદ એકાદશી અમદાવાદ કરે, એટલે બાપા ત્યાં પછી અક્ષદેરીમાંથી વિદાય લઈ અને અમદાવાદ આવે છે. પછી 15 દિવસનો જે કંઈક સમય હતો વિવેકનો, વેકેશન એ પૂરો થયો, પાછું મુંબઈ જવાનું હતું, સ્કૂલ શરૂ થવાની હતી, એટલે બાપા પાસેથી છેલ્લે વિદાય લે છે, રજા લે છે કે બાપા હું પાછું બોમ્બે જાઉં છું. એટલે બાપાએ પૂછ્યું કે વિનય ને? પેલું કે ના ના સ્વામી વિવેક. કે ના ના પહેલાં વિવેક હવે વિનય. એટલે આ છોકરો બિચારો મૂંઝાઈ ગયો કે બાપા વિનય કહે છે, નવા નામ તો વિવેક છે. બાજુમાં પીડી સ્વામી હતા, એટલે પીડી સ્વામી કીધું કે હવે તું ઘરે જાને એમ કહે છે કે બાપાએ નામ વિવેક નહીં પણ વિનય પાડ્યું છે. બાપાએ કે હા, કે હવે ઘરે કહે છે કે પેલા વિવેક તો હતો જ પણ સાંઈ બાપા સાથે ફર્યો એટલે હવે વિનય. આ વિનય આધાનાથ. એ વખતે બાપા સૂચ્યું કે હવે તારું નામ બદલ્યું છે, પણ ત્યાર પછી મેં બાપા બીજી વાર નામ બદલ્યું, હવે બાપાએ બીજું નામ આપ્યું છે, યોગી પ્રેમ સ્વામી નામ આપ્યું છે. એ 15 વર્ષનો છોકરો અત્યારે ત્યાં જયપુર અને દિલ્હી બાજુ વિચરણમાં છે અને સારામાં સારી કથા કરી અને સંતો હરિભક્ત મને રાજી કરે છે. બાપાએ કેટલી હતી વિનય આપી દીધો. એમ સ્વામી બાપાના સંપર્કમાં આવા નાના મોટા બાળક, યુવકો, સંતો આવે, આવી શીખ પોતે આપતા હોય છે. ક્યારેક શીખ આપવી પડે, ક્યારેક પ્રેમથી આપવાની શીખ હોય, ક્યારેક કડક થઈને પણ શીખ આપવી પડે.
આપણે પહેલા વાત કરી હતી, માતા પિતાની જે જુગલબંદી છે ને એ બેલેન્સ કરવું પડે. ક્યારેક કોઈ કઠણ હોય તો કોઈ કોમળ હોય, ક્યારેક દીકરી હોય તો એની માટે માતા કડક હોય અને પિતા કોમળ હોય, પણ બહુધા દીકરા માટે બાપ હોય કડક હોય ને મા હોય કોમળ હોય, બે વેચી જવું પડે. કારણ કે બાળકને બેની જરૂર છે ને, જેમ વૃક્ષ હોય એને જેટલી વરસાદની જરૂર છે એટલી જ એને તાપની પણ જરૂર છે. એમ વિનાશ અને પ્રકોપ, તાપ બેની જરૂર પડતી હોય છે. એટલે ક્યારેક દુઃખ લગાડીને પણ હિતની વાત કરવી પડે છે. અંત્યના 21ના વચનામતમાં શ્રીજી મહારાજે છેલ્લી લીટીમાં આનું મિત્રનું લક્ષણ બતાવ્યું છે કે જે સાચો મિત્ર હોય એ દુઃખ લગાડીને પણ હિતની વાત કરે. મિત્રના લક્ષણમાં મહારાજે વાત કરી છે, પણ એની સાથે બીજો એક આપણે શાસ્ત્રનું વચન આપણે જોડી દઈએ કે પિતાએ પણ પોતાના બાળક હોય જ્યારે મોટી ઉંમરનો થાય ત્યારે મિત્રવત આચરેત. 8 વર્ષ સુધી પિતાએ પોતાના બાળક સાથે કેવી રીતે વર્તન રાખવું જોઈએ, તો લાડયત, લાડાડાવા, રાજી કરવા, ખુશ કરવા, પંપાડવા. પછી 8 થી આગળ 16 જતા તાડયત, એટલે મારો એટલો સ્ટોરત નથી, પણ એને અંકુશમાં રાખો. એ વખતે જુવાની છે, મનના વિચારો પણ એવા હોય, સોબત કદાચ મળી જાય, અંકુશમાં રાખો, નિયંત્રણ કરું, આગો પાછો થાય નહીં, કોમણીઓ બુદ્ધિ છે નહીં જ્યાં ત્યાં ફસાઈ જાય, જ્યાં ત્યાં બધી છાપ એના મન ઉપર પડે, એટલે એ વખતે તાળી હત. પણ પછી 16 વર્ષ પછી ત્યારે પછી મારાય નહીં, ત્યારે તો પછી મિત્રવત આચરેત. આપણા પૂર્વજો આપણે કેટલી સરસ શીખ આપી ગયા છે કે પિતાએ પણ પોતાના બાળક સાથે કેવો વર્તાવ રાખવો જોઈએ. 16 વર્ષનો બાળક હોય તો પણ ટોક ટોક કર્યા કરે. આ જમાનામાં જુઓ છોકરાઓ તો કેટલા એડવાન્સ હોય છે. તો પિતાએ પોતાની જે અનુભવની વાત છે એ કરવી જરાય નાની, પણ કેવી રીતે મિત્રવત આચરેત. એમ સ્વામીશ્રી પણ ક્યારેક પિતા છે મિત્ર રીતે વર્તે છે, એટલે કદાચ દુઃખ લગાડીને પણ વાત પોતે કરતા હોય છે. આ સાચા અર્થમાં જે હિતકારી જે વાતો કરવી એવું કહેનારા ક્યાં છે અત્યારે દુનિયામાં? મીઠી મીઠી વાત કરનારા તો કદાચ ઘણા મળશે. એ મીઠી મીઠી વાત કરીને પણ આપણું ક્યારેક ખોટું પણ કરતા હોય છે, જેમ પેલું ઉંદર હોય ફૂકી ફૂકીને જ કાઢે, ખબર પણ ના પડે કે આપણે કડી ગયું. લોકમાં તો પોતાનો સ્વાર્થ સાધવા માટે જાત જાતના બધા મીઠી મીઠી વાણી બોલી કરીને આપણે પટાવી દે, પણ જે સાચા અર્થમાં કોઈ રોકવો ટોકવું જે પ્રામાણિકપણે થાય, શુદ્ધ ભાવથી થાય, એ પણ એક પ્રેમની અભિવ્યક્તિ છે. એ ક્યારેક પિતાની પણ એક ફરજ બની રહે છે કે દીકરાને ક્યારેક ઠપકો પણ આપવો પડે. સત્પુરુષ માટે આપણને કહે છે પુણ્ય પ્રકોપ, તો ક્યારેક સાંઈ બાપા પણ પુણ્ય પ્રકોપ કરતા હોય છે, ક્યારેક સંતો ઉપર, ક્યારેક હરિભક્તો પણ મત કરતા હોય છે. નારાયણ સ્વામી ઘણીવાર આ પ્રસંગ સંતોને પણ કીધો છે કે સ્વામી બાપાના જે આ પુણ્ય પ્રકોપમાં પ્રસંગમાં પણ એમની ભાવના કેવી હંમેશા રહેતી હોય છે. પોતે નહેરુબીનો પ્રસંગ કહે છે, સોરી દારેસલામનો, બધા સંતો એ વખતે કીર્તન આરાધન એ બધી સભાનું આયોજન કરવા માટે બધા દેશ પ્રદેશ ફરતા હતા, અને બાપા સાથે એ વખતે મોટો સંઘ નીકળ્યો હતો આફ્રિકા. હવે એક હરિભક્તના ઘરે સ્વામી બાપાનો ઉતારો હતો. સંતો બધા અગાસીમાં બધા આમ સુતા હતા. નાસ્તા પછી એ જ દિવસે બાપા બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા, જે દિવસે બરાબર ગડબડ હતી બધી. ગડબડમાં શું કે બધા જે પથારી બધી હતી ગાટલા ગોટલા એ અસ્તવ્યસ્ત હતા, અને પાછા એ પાણોનો દિવસ હતો, એટલે જે ઉપવાસી બધા સંતો હતા એ લોકો માટે જે પેલું મોટું નાનું જ્યુસ બનાવ્યું હતું પાણા માટે, એક જગ પડેલો ખુરશી ઉપર અને દિવાલનું પેલી આમ પેલી પાડી ઉપર, અને એ પાડી ઉપર અંધારામાં કોઈ કે ત્યાં અંધારામાં ને અંધારામાં જે ધોતિયા પહેરીએ ને, પછી ધોતિયા પહેરી લીધા પછી હાથ ધોવા પડે, તો કોઈક સમયે ખબર નહીં હોય કે આ એમને હશે કે આ પાણી છે, એટલે હાથ ધોવા માટે એ જગમાંથી પાણી જગ પાણી નળ ખોલ્યો હાથ ધોવા માટે, ખબર પડે આ રસ છે, આમાં શરબત છે, એનો રેલો નીચે ઉતર્યો. પછી જે પણ કંઈક સમતે પાણા કર્યા હશે એના ગ્લાસમાં થોડાક ત્યાં પડેલા, બધું થોડાક આમ બધું આમ ચીકણું ચીકણું થઈ ગયું હતું ત્યાં. આવી બધી આખી પરિસ્થિતિ હતી એમાં સ્વામી છે જોવા માટે નીકળ્યા, અને તરત બાપાની નજર તો બહુ જ ચકોર છે. આમ તમે ગમે એટલું તમે આમ કરો ને કે આ સંતાડી દે આ દાબી દે, આમ સ્વામી નજરમાં આવ્યું જ હોય, આવી જાય, તમે જે સંતાડમાં નહીં જ આવે. બાપા એવા એવા ચકોર છે, એમની નજર બહાર કંઈ જતું જ નથી, એટલે આ તો આમ તરત ઉડી નાખી વળગે એવું હતું. બાપાએ જોયું કે આ બધા ગાડલા એમને બરાબર ગોઠવાયા નથી, એટલે બાપાએ તરત પૂછ્યું કે આ કોના છે.
એના મને સમય તો બહુ વિવેકી કે સ્વામી લઈ લઉં છું, કે મેં કીધું કોણ, મેં પૂછ્યું કોના છે, મને લેતા નથી આવડતું, આ કોના છે નામ દે. એટલે મુનિ સાથે બે ત્રણ વાર કીધું કે હું લઈ લઉં છું, મને નામ દે કોના છે. ધીરે ધીરે નામ દીધા અને સ્વામી પછી બોલા માંડ્યા કે સ્વામી શું કે બધા સદગુરુના બેટા થઈ ગયા છે. એ ખબર નથી પડતી કે બહુ જ્ઞાન કરે છે, કોના માટે, સદગુરુના બેટા. અમને જ્યારે સંતોને રસોઈ શીખવાડવામાં આવે ને સારંગપુર, એ વખતે અમારા દીપુ સ્વામી અમને શીખવાડતા રસોઈ, એ વખતે અમને બે ત્રણ વાર પ્રસંગ કીધા કે બાપા જ્યારે કોઈના ઘરે જમવા જાય અને આપણે નીકળે તો એ રસોડું જે આપણે જમવા બેઠા એવું કરી નાખવું, ખબર પણ ના પડ્યું છે કે કોઈ જમીને ગયું છે એમ. બાપા ઇવન ટુ ધ પોઈન્ટ કે પેલા આપણે ભાત લઈએ ને, ભાત તો ક્યાંથી ભાત લેવો, વચ્ચેથી આમ આમ પેલો ખાડો કરે એવો નહીં, સાઈડમાંથી ભાત લેવો, અને પછી જે જે પછી ભાત લે એ સાઈડમાંથી પેલો આખી આમ એની કવર કરતો જાય, એક આબજો લે એક આબજો લે, આમ સાવ કેવું આમ સાવ વેરાન છે બધું થઈ જાય એવું નહીં, બધું વ્યવસ્થિત નીટ એન્ડ ટાઈડી લાગવું છે, ઊભો થાય એવું સાફ કરીને જાય, આમ ખબર પણ ના પડે એટલું આમ બાપાની એમ સુઘડ એક આખી રીત છે. આવા પ્રસંગમાં દીપુ સ્વામી પણ કીધેલા, આ પ્રસંગમાં સ્વામી શ્રી કહે છે કે જેવી ટેવ આપણે મંદિરમાં પાડશું એવી હરિભક્તના ઘરે રહેશે, અને જેવી હરિભક્તના ઘરે ટેવ પડશે એવી મંદિરમાં રહેશે. પછી બાજુમાં પેલા એક એમાં પછી બાપાનો થોડુંક આખું જે પુણ્ય પ્રકોપ હતો આમ રોષ બાપાએ તેનો વ્યક્ત કર્યો, ધીમે ધીમે થોડુંક આમ ક્ષમા આવ્યો હતો, એમ એક સંત આવ્યા અને એમની કબૂલાત કરી કે સ્વામી ગાડલું તો માળું હતું, અને મહાન કંઈક સમિતા પાછું પાછું ભભી ગયું કે આવા નાવા તમે છો, સંગીતકાર મોટા થઈ ગયા, કીર્તનારના કરવા માટે શું સંગીત કરશો તમે, અને કે આપણે તો સેવક છે, સ્વયંસેવક છે, ક્યાં સદગુરુ છે આપણે, અને એમ રીતે બધું બાપાએ જાત જાતનું મને બોલાવા માંડ્યા ત્યાં. પછી તો બાપા કે આ તો મને લેતા આવડે છે, હું પણ લઈ શકત, પણ તમને ખબર પડે ને આ બધી વાત આમ ઘરમાં ગરમી ચાલતી હતી એમાં ઈશ્વરચરણ સ્વામી બહાર ડોક્યું કર્યું આમ માણું ખોડીને કે હવે પધરાણી માટે જવાના હતા, બાપા સાથે થેલો લઈને બહાર આવ્યા, બહાર જોયું કે પરિસ્થિતિ બહુ ગરમ છે, અત્યારે અંદર બહાર આવવા જેવું નથી, અંદર જતા રહે પાછા, કે અત્યારે બહુ બહુ બોલા જેવું નથી, સ્વામી આ ગરમ થાય અંદર હાથ જ જોડાને બગી બોલો ને, હા સ્વામી હા સ્વામી, જો સ્વામી બોલ્યા તો ડબલ કહેવામાં આવે. એટલે બાપા તો શીખ આજ આપતો એટલે આપણે તો સાંભળવાનું જ હોય, એટલે ઈશ્વર સ્વામી પણ બધા ન જતા રહ્યા, અને બધા જ પછી સંતો એકદમ ચાબાઈ તોડ બધું સાફસફી કરી નાખી આમ, અને બાપા એક વાર બોલ્યા એટલે બે મિનિટ બધું સાફ, પછી આમ આમ ગોઠવી નાખ્યું, પહેલા તેના કરતા સારું થઈ ગયું. પછી તો પછી તો સ્વામી પધરાણીમાં ગયા અને આખો દિવસ દરસ પણ કાર્યક્રમ પૂરો થઈ ગયો, પણ એ બે ત્રણ દિવસ જાખી જે પરિસ્થિતિ રહી ને, બધા કોઈ નજીક ના આવે, કોઈ રમૂજ ના કરે. પછી બાપા નૈરોબી આવ્યા અને સોય કિસુમુ, અને કિસુમ બાપા રાત્રે શયનમાં જતા હતા એટલે પોડવા જતા હતા, અને બાપા એકદમ હસવા માંડ્યા, અને બધા સંતો ત્યાં ઊભા હતા, અને બાપા પછી નારીમણી સ્વામીને કહે કે મુનિને થયું કે આ પ્રકાશ પ્રકાશ ક્યાંથી આવ્યો બધો, આ બધા જે ઝબકારા બધા થયા કે આ પ્રકાશ પ્રકાશ ક્યાંથી થયો. પછી બાપા જે બોલે છે એ હું એમનો ભાવની ભાવના શું છે, બાપા કહે છે આ તો કહેવું પડે, અમારા જાણ્યા છે ત્યારે જ કહીએ ને, આપણે એમ કે આ સાથે આપણે એમ થાય કે સાથે ફરે છે એટલે હોશિયાર થવા જોઈએ, નહીં નહીં તો ઢ રહેવાય છે, એટલે કહીએ છીએ. જેમ પિતા હોય કે મારો છોકરો કેમ તૈયાર થઈ જાય, એકદમ સ્માર્ટ હોય, ગમે ત્યાં પહોંચે તો કંઈ વાંધો ના આવે, એમ સ્વામી બાપાના મનમાં એ જ છે કે મારા સંતો, મારા કાર્યકરો, મારા યુવકો, મારા હરિભક્તો કેમ તૈયાર હોય, એમ પોલિશ્ડ, આમ બારું બરે તો આમ લાગે કે હા શું માણસ, આને માણસ કહેવાય. એમ બાપાનું મને આવું જ હોય છે, એટલે આપણે આમ દરેકને એવું બાપાની ઈચ્છા છે કે એને પૂર્ણ માનવ આપણે બનાવે, એમ સમાજમાં ઉભા રહે તો એની ઇમ્પ્રેશન પડે, એની ઇમ્પેક્ટ પડે, એને કપડા હોય, એને વાળ, એને વાળ એકદમ નીટ એન્ડ ટાઈડી હોય, બોલવાનું કરવાનું હાલવાનું પર કેવું ના પડે કે આ પ્રમુખ સાહેબ મહારાજનો છે, ખબર પડે એમ. એ ખાલી બેઠો હોય ને લાગે કે આ માણસ કંઈક ટ્રેન્ડ માણસ છે, એકદમ સંસ્કૃત માણસ છે, એ આમ બરાબર એનું ઘડતર કરવામાં આવ્યું છે, એને સાહેબ પણ એવી ઈચ્છા છે. અમે જ્યારે સાધકમાં નવા નવા આવ્યા, બાપા સાથે પહેલાં ફરતા હતા 92 સાલમાં એપ્રિલ, બાપાએ સાથે બે મહિના ફેરવ્યા પૂના અને એ બધું બાજુ. બાપા જ્યારે છેલ્લી શીખ આપતા હતા, હવે અમે જવાના હતા સારંગપુર સાધક આશ્રમમાં, ત્યારે બાપા એક વાક્ય બોલ્યા હતા, એ કાયમ માટે યાદ રહી જશે. બાપા કે ભાઈ ટ્રેનિંગ માટે જઈએ છે, બરાબર બેસ આપણે પાકો કરી લેવો. બાપા કે મારો સાધુ એવો તૈયાર, એવો તૈયાર થવો છે કે દુનિયાને છેડે જાય પાછો ના પડે. આ સ્વામી બાપાની ભાવના કે મારો સાધુ એવો તૈયાર થાય કે તમે ગમે તે ખૂણામાં ફેંકો ને પાછો ના પડે, દરેક રીતે પૂર્ણ હોય. આજે જો સંતોની જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ 5-6 વર્ષની આખી ટ્રેનિંગ કોર્સ છે ને, એનો અભ્યાસ કરવા જવું છે, અભ્યાસનો અભ્યાસ કરવા જવું છે. સ્વામી બાપાએ કેવી રીતે આખું એનું આનું આયોજન કર્યું છે, સંતોને દરેકે દરેક રીતમાં તૈયાર થઈ જાય. કથા વાર્તા તો કરે જ, પણ ઇવન બાળકોની વાર્તા કેવી રીતે કરવી, કોઈક મોટા જાહેર સભા ત્યારે કેવી વાત કરવી, કોઈક તમે બાજુમાં તમે બસમાં
કોઈક જૈન હોય તેની કેવી રીતે વાત કરવી, કોઈક ભરવાડ હોય તેની વાત કેવી રીતે કરવી, કોઈક ઇતર કોઈ વૈષ્ણવ હોય તેની વાત કેવી રીતે કરવી, આવા નાના નાના પ્રસંગો પણ દ્વારા નારાયણ મુનિ સ્વામી છે, જ્ઞાનેશ્વર સ્વામી છે, આવી રીતે આપણે ટ્રેનિંગ સંતોને આપતા હોય છે. આ તો કદાચ થોડ વાત થઈ જાય છે એકેડેમિક્સમાં, એટલે કે સંસ્કૃત હિન્દી ને ભાષાઓને બધી જાત જાતની બધી જે કંઈક કોર્સિસ આવે, ઇવન પ્રેક્ટિકલી દરેકે દરેક સંતને રસોઈ શીખવાડવા પણ આવે છે. અમારે સારંગપુરમાં 2 મહિના માટે રોટલી બનાવવાનો વાળો આવે, સવારે 6 વાગે પહેલા મંગળ આરતીમાં તૈયાર થઈ અને રસોડામાં પહોંચી જવાનું અને ગાતે બધું કાઢી કછોડો વાળી અને રોટલી વાળવા માટે બેસી જવાનું. અને 2 મહિના જે ઉનાળામાં જો તમારો વારો આવે તો આવી બને, કારણ કે ત્યાં તો સામે તાપ હોય અને આમ લિટરલી તમે પછી રેપઝેપ થઈ ઉઠીને સીધો તમે નવા જ જવાનું. પણ 2 મહિના સુધી રોટલીનો વારો આવે અને 2 વાર રસોઈનો વાર આવે, બે મહિના અઠવાડિયાના 2 વાર આવે, એમાં શીરા પૂરી રોટલી દાળ ભાત શાક બટેટા પૌવા ગોટા મમરા સહિત બધું શીખવાડવામાં આવે. અને દહીં દૂધની સેવા તો અલગ, પછી ડેરીની સેવા 15-2 વાર તમારો વારો આવે, સવારે વારો આવે ને સાંજે પણ વારો, મેળવડ કેવી રીતે કરવું, માખણ કેવી રીતે બનાવવું, ઘી કેવી રીતે બનાવવું, A to Z, હાર પણ કેવી રીતે બનાવવા. એટલે બાપાની જે ભાવના છે કે દરેક રીતે અમારા જે સંપર્કમાં જે પણ કોઈ આવ્યા છે એને વ્યવસ્થિત તૈયાર કરવા, એના માટે ક્યારેક કડક થઈને ક્યારેક પુણ્યકૃપો પ્રકોપ ઠાલવો પણ પડે. બીજો એક પ્રસંગ છે, એમાં તો ખ્યાલ હોય કે સ્વામીની આ જે ભાવના છે એ બહુ જુદી છે. બહાર કદાચ કોઈ ગુસ્સો કરે એવી બાપાનો આ ગુસ્સો નથી, બાપા બુચાસન માતા. અને એક સંત પર સ્વામીશ્રી થોડાક વઢ્યા, થોડાક નહીં સારી રીતે વઢ્યા, બહુ જરૂરી હતું એના વ્યક્તિગત જીવન માટે અને બીજા બધા માટે પણ. પણ એ સ્વામી બાપા જ્યારે વઢ્યા ખૂબ બોલ્યા, પણ એ સંત જ્યારે ઊભા થાય છે ત્યારે થોડાક આંખના કાચા હતા, એટલે ઊભા થઈને હવે રૂમમાંથી બહાર જવાનું હતું, એટલે કે પેલા દરવાજામાંથી બહાર જવાનું હતું. પણ અંધારામાં ખ્યાલ ના આવ્યો કે જે પેલું કબાટ હોય ને એ કબાટનું પેલું દરવાજો પોતે ખોલવા ગયા અને ખુલે નહીં. આવું જ જોઈને હવે જવાનો દરવાજામાંથી પણ કબાટ ખોલે ક્યાંથી બહાર જવાય. બાપા એટલા બધા હસ્યા, ખડખડાટ હસી પણ આમ બેવડ વળી ગયા. અને પછી ત્યાં બાપાએ એને કીધું કે આને આ તો કબાટ છે, આ દરવાજો આ બાજુ આવ્યો. હવે સંતો આનું નિરૂપણ કરે છે કે જો ખરેખરો ક્રોધ હોય ને આંટી પડી હોય તો સામે કોણ શું કે આ મારો મોહો આંધળો પણ એવો જ છે, આંધળો જ છે, ક્યાંય હમત તો પડતી નથી, એક તો એમ દેખાતો પણ નથી, એવો ને એવા આવા ભેગા થયા છે, એવું જરાય ને સામી હસી શકે છે તરત. એનો અર્થ એમ કે એમનો જે આ પ્રકોપ છે એના મૂળમાં પણ પ્રેમ છે, પ્રેમ મૂલક પ્રકોપ છે. એમના મનમાં એમ જ છે કે આપણે આને સુધારીએ, આને શીખ આપીએ અને આગળ વધારીએ. એટલે આજે ગુસ્સો કંઈક હોય છે ક્યારેક આવી રીતે ઠપકો આપવો પડે હોય છે, કારણ કે સ્વામી તો સંસ્થાની બેઠા છે, કેટલા બધાનું એક સાથે એમને હિત એમને કરવાનું હોય, આખું બંધારણ છે, સંસ્થાનો વહીવટ હોય, બંધારણ હોય, સિદ્ધાંત હોય, એમાં ક્યારેક કંઈક ચૂક આવતી હોય, સિદ્ધાંત વિરુદ્ધ કંઈક થતું હોય તો સ્વામી બાપાએ હરિભક્તોને પણ કહેવું પડે છે. હરિભક્તોના કદાચ આચરણમાં કંઈક સત્સંગને લાંછન લાગે ત્યારે એમને પણ કંઈક ટોકવા પડે, પત્રો દ્વારા, ફોન દ્વારા, બીજા કોઈ દ્વારા, એવા પણ કેટલાય પ્રસંગો છે. ક્યારેક તો એવા મહિલા વર્ગમાં પણ એવો પ્રશ્ન બન્યો હોય તો સ્વામી બાપાએ પણ પુરુષો દ્વારા કેવડાવ્યું હોય. એક એવો પ્રસંગ બન્યો હતો કે થોડીક કથાવાર્તામાં ગડબડ થઈ ગઈ હતી, એટલે સ્વામી બાપાએ એટલો સુંદર પત્ર લખ્યો. આપણે ખ્યાલ હોય કે સ્વામી બાપાના મનમાં કેટલું ક્લિયર પિક્ચર છે કે આ સંસ્થાનું જે બંધારણ એનું જે આખું માળખું એટલું સ્પષ્ટ છે કે આમ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી કંઈ વાંધો ના આવે, એટલું આમ વ્યવસ્થિત. એમાં કદાચ કોઈક આગુ પાછો સેજ થાય તરત બાપાને દામી દે, પણ પાછા પ્રેમથી શીખવાણ આપીને બાપા એક આવી રીતે મહિલા મંડળમાં એક પ્રશ્ન બન્યો હતો. સ્વામી બાપાએ એના પતિને પત્ર લખ્યો કે મંડળમાં કથાવાર્તા કરે છે પણ એમાં અહમ ના આવે એ ખાસ ધ્યાન રાખવું, બીજા કોઈકનો અભાવ અવગુણ આવે એ જાન પર ના આવે એ જાન પણ રાખવું, જો અભાવ અવગુણ વધતો હોય તો કથા ના કરે એવો આગ્રહ રાખો, ટૂંકમાં પોતાને ને બીજાને શાંતિ રહે તેમ જ રહેવું, પક્ષાપક્ષી થાય એવું ના કરવું, મંડળમાં શાંતિ રહે એકબીજાનો મહિમા સમજાય એવી રીતે આપણે વર્તવું. જે મૂળ જે પ્રશ્નો હતો એને તો આમ એકદમ આછો જ સ્પર્શ કરીને બાપાએ જે મૂળ આજુબાજુ બધી વાતો કરી નાખી, એટલે કોઈને બહુ દુઃખ પણ ના લાગે, છતાં પણ સિદ્ધાંત પણ આવી જાય કે મહિમાની વાત કરી, પક્ષાપક્ષીમાં ના પડવું, એકબીજાના અંદર પછી આમ ટાંટ્યા ખેંચે એવું પણ ના કરું, અહમ વધે એવું પણ ના કરું. આવી રીતે સ્વામી બાપા આમ બહુ સારી રીતે ક્યારેક કડક થઈને પણ વાત કરી પડે છે. ક્યારેક તો સ્વામીએ જેમ બહુ છોકરો બહુ કદાચ આગુબાજુ થતો હોય, ક્યારેક એનો વાક પણ ના હોય પણ એક શીખ આપવા માટે, બીજાને આપવા માટે પણ ક્યારેક હાથ પણ ઉપાડવો પડતો હોય છે. સાંઈ બાપાના પ્રસંગો તો બહુ આપણે જાણતા નથી, પણ એક બે પ્રસંગ સંતો પોતે જ કહે છે
અને હરિભક્ત પોતે કે છે, એક તો હર્ષદભાઈ ચાવડા બાપાને જે જંભુરિયા આમ યુવક કહેવાય, પહેલેથી બાપાએ આપણે ના પેલું પત્ર વાંચ્યો, બાપા કે તારા માટે તો લાખ રૂપિયા સુધી નથી પણ વધુ કરે તો પણ ઓછું છે, તારી સેવા મારે કરવી જોઈએ. પણ એ હર્ષદભાઈ જ પહેલેથી કહેતા આવ્યા છે, હમણાં બાપા વિદાય લીધી ને અમદાવાદથી, છેલ્લે દિવસે હર્ષદભાઈ લગભગ આખા એક ભોજન દરમિયાન આ જ વાતો કરી કે બાપા સાથે જ્યારે જ્યારે મેં ફરીને બાપા ટોકતા જ હોય છે અમને. અને એક વાત તો પોતે પ્રસંગ કહે છે કે જ્યારે બાપા સાથે ત્યાં પરદેશમાં ગયા, મને લાગે છે 77 કે 80 ની સાલ, તો આ હર્ષદને કેમેરાનો શોખ, બાપાને આપણા ફોટા પાડ્યા, એક ફોટો કેમેરા કંઈક લઈ જ ગયા હતા. પણ જ્યારે ત્યાં અમેરિકામાં હતા ત્યારે એક હરિભક્તોને ખાલી કેમેરો માંગ્યો, તમારે પાછો આપી દઈશ, પણ કે બાપાના સરસ આવા ફોટા પડે છે, આમ આખું દ્રશ્ય બધા સારા થાય છે, તો આપણે એક થોડાક ફોટા પાડીને પછી તમને પાછો કેમેરા આપી દઈશ, એટલું જ, એક બે રોલ જે પણ કંઈ હશે. એ હરિભક્તએ બાપાને ફરિયાદ કરી. આનો તો ભાવ કે એવો હતો ને કે આપણે કેમેરો પચાવી લેવો કે પાછું નવો કેમેરો મંગાવો અને આપણે દેશમાં પાછો લઈ લઈએ. એ હરિભક્તે થોડુંક આમ ગેરસમજમાં આવીને બાપાને ફરિયાદ કરીને બહુ મોટું સ્વરૂપ આપી દીધું કે હર્ષદ અહીં આવીને આવી રીતે કેમેરો માંગ્યો. અને બાપાનો જે પછી પિત્તો ગયો, કારણ કે એ અરસામાં પરિસ્થિતિ બહુ થોડીક નાજુક હતી એ સત્સંગ મંડળમાં જ, અને હરિભક્તોના અંદર અંદર પ્રશ્ન બહુ હતા. અને એમાં જ્યારે આવો પ્રશ્ન આવે એટલે બાપાએ બહુ જ શાંતિથી હર્ષદને આવીને ટપ ઠપકો આપ્યો, અને હર્ષદભાઈ કહે છે મને આમ લાફો પણ મારી દીધો બાપાએ કે આ આના માટે તને લાવ્યો છે અહીંયા, કે તને આટલા બધા અહીંયા શોખ આમ જાગે છે કે આમ ફોટા પાડવાનું, કે શું તારું આમ આમાં બગડી ગયું, તારું ફોટો ના પડે તો સામેથી માંગવો પડે છે, મને કેવું તને હું તને બાબત. બાપાએ એટલો બધો ઠપકો આપ્યો હર્ષદભાઈ કે મને હજી મને યાદ છે, પણ કે બહુ મજા આવે છે, એ સ્મૃતિ થઈ ગઈ એના માટે. ક્યારેક નાના સંતને પણ જ્યારે કંઈક આવું બને પ્રેમ તેમને ઠપકો આપી શકે છે. ક્યારેક તો આવા પ્રસંગોમાં સ્વામીશ્રી બહુ વ્યવસ્થિત ખીજાઈને પણ કેવું પડે એ પણ એમને પ્રેમ છે. સ્વામી બાપા એટલું ધ્યાન રાખે કે ક્યારેક એનું મન ના તૂટી જાય, એને પાછા રાજી પણ કરે અને એને પોતાની ભૂલ સમજાય એવી રીતે કહે. ક્યારેક પછી પાછળથી માફી પણ માગે કે મારથી તને કદાચ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજે, મારો તો આશય એવો જ હતો કે તું શીખે, તું આગળ વધે, તને તને જીવનમાં કંઈક ભવિષ્યમાં વિઘ્ન ના આવે, તારા લીધે કોઈ તારું વાદ ના લે, તારા માટે કોઈને બીજી તારા માટે કોઈ બીજી કંઈક એવી શું કહેવાય આક્ષેપ તારા પર ના આવે, તારી કોઈ ફજેતી ના થાય. આવી રીતે સાંઈ બાપા આમ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને એનું સર્વતા હિત થાય એવું પોતે ઈચ્છતા હોય, એના માટે ક્યારેક કડક બનવું પડે એ સ્વામી એવી રીતે આપણે સમજાવે છે. સ્વામી કડક થાય છે, આવી રીતે આપણે નાની મોટી શીખ આપે છે. એટલે એમ આપણે શીખવાડતા શીખવાડતા સંસ્કાર આપતા આપતા છોકરો હવે ધીમે ધીમે મોટો થાય છે, એટલે પછી નિશાળે બેસે ને એને ભણાવવો પણ પડે. તમે જીવનમાં જો અત્યારે જે પણ ટીનેજનો જે પત્રો આવતા હોય એમાં લગભગ 60% ઉપર જે પણ કંઈ પ્રશ્ન બાપા પાસે આવતા હોય છે એ શિક્ષણ સંબંધી હોય છે. એમાં ખાસ તો અંગ્રેજીમાં જે પણ કંઈ બાપા ઉપર પત્ર હોય કે સ્વામી આ લાઈન લેવું કે આ લાઈન લો, મને આ કોલેજમાં જાઓ કે આ દૂર જાઓ કે પછી ઘરે રહીને અભ્યાસ કરું કે પછી ડોમેટ્રીમાં જાઓ કે પછી હવે આઉટ ઓફ સ્ટેટ જાઓ કે પરદેશ જાઓ કે પછી આ કરું, કે દરેક સ્ટેપમાં શિક્ષણ સંબંધી સ્વામીશ્રી અવશ્યપણે બહુ જ સારું માર્ગદર્શન આપતા હોય છે. એ સિવાય પણ ઇવન ફાઇનાન્શિયલી આપણી સંસ્થા દર વર્ષે 5000 સ્કોલરશીપ આપે છે. 5000 વિદ્યાર્થીઓને બીએપીએસ સંસ્થા સ્વામીશ્રીની આજ્ઞાથી સ્કોલરશીપ આપણે આપીએ છીએ. અને એમાં પણ અમુક તો બાપાએ આમ પોતાની જેમ દત્તક લીધા હોય ને એવી રીતે જ ભણાવતા હોય છે. એમાં ઘણા બધા પ્રસંગો છે. આપણે એક પેલા યુવકની વાત સાંભળી હતી કે અત્યારે જે સંસ્થામાં આજીવન થઈને સેવા કરે છે, સ્વામી બાપાએ કીધું કે તારે જેટલી પણ કંઈ ફી થાય તું જરાય ચિંતા કરતો નહીં, બધી જ મદદ અને અમે પૂરી પાડશું. અભ્યાસમાં પણ સ્વામીશ્રી હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે, આર્થિક રીતે પણ સહયોગ આપતા હોય છે. અમદાવાદનો એક યુવક છે બારોટ, એના પિતાજી નાનપણથી એના મમ્મીને છોડીને જતા રહ્યો હતો. એનો છોકરો બહુ હોશિયાર, સ્વામીશ્રીને જાણે દત્તક લીધું હોય એનો હાથ કોઠારી સામે સોંપ્યો, કારણ જે પણ કંઈ ભણાવો ને છેઠ MBA સુધી કે બાપા કે આપણે એને બધું પૂરું પાડવાનું છે. એવી રીતે સ્વામીશ્રી શિક્ષણમાં પણ બહુ મોટું પ્રાધાન્ય એમનું હોય છે. સંતો માટે પણ આ વાત ના કરી, સારંગપુરમાં જે પણ કંઈક જરૂર પડે કે આ પુસ્તકો માટે કંઈક કસેટ માટે કંઈક પેલા કબાટ માટે કંઈક ડેસ્ક માટે જરાય નાની, સંતો સારામાં સારું ભણે, સારામાં સારું શિક્ષકો આવે. અમુક સંતો 4-5 સંતો જ્યારે બેંગ્લોર જવાનું થયું વિશેષ અભ્યાસ માટે વેદાંત અને ન્યાયની વ્યાકરણ માટે, સ્વામીશ્રીએ બધી જ વ્યવસ્થા પૂરી પાડી. ત્યાં રહીને તમે ત્યાં શું કરશો, કેવું ઘર તમે વસાવશો, જેમ પિતાજી પોતાના છોકરાને આમ પેલા દૂર હોસ્ટેલમાં મોકલવાના હોય અને ત્યાં બધી ઘર વકરી આખી બધી ઊભી કરો ને, સ્વામી બાપાએ ફ્રીજ કુકર બધા વાસણ કુસન બધા ટેબલ કબાટ A to Z
બધું જ ટ્રક ભરી ભરીને બોમ્બેથી ખાસ બેંગ્લોર પપ્પાએ બધી વ્યવસ્થા કરી આપી. અને બેંગ્લોરમાં પણ સારામાં સારા તમને શિક્ષક મળે, ગુરુજી મળે, અને જે પણ કંઈ ફી હોય કે બાપા કે જરાય ચિંતા કરતા નહીં, આપણે સારામાં સારું ભણવું છે, યોગ્ય પણ સંકલ્પ હતો, આપણે બધા વિદ્વાન થવાનું છે, આચાર્ય પદ મેળવવાની છે, એ ટુ ઝેડ બધું સ્વામી બાપા ત્યાં શિક્ષણ માટે પૂરું પાડતા હોય છે. આના માટે બાપાનું જે માર્ગદર્શન છે એ બહુ અમૂલ્ય માર્ગદર્શન હોય છે. કારણ કે શિક્ષણ તો બાપા અપાવે છે, પણ એ હંમેશા પેલા વિદ્યાર્થીની રૂચિ અને બધું જાણીને એ પ્રમાણે શિક્ષણ આપે છે. આ એક બહુ જ જાણવા જેવું છે, આપણે અનુકરણ કરવા જેવું છે. બાપા પાસે જે પણ કંઈ વિદ્યાર્થી આવે એની મનની રૂચિ કેવી છે, એની શક્તિ કેવી છે, એની પ્રકૃતિ કેવી છે, એના આધારે બાપા પોતે માર્ગદર્શન આપતા હોય છે, એની રીતે મદદ આપતા હોય છે. ગયા વર્ષનો પ્રસંગ છે અમદાવાદનો, ઋષિ જીવન સ્વામી આપણા જે સંસ્થામાં જે પણ કંઈ બધું વેચાણને બધું થાય છે ખરીદી, એમાં આ બધું જે સિમેન્ટ ને બાંધકામ માટે એ પોતે અમદાવાદમાં સેન્ટ્રલી બધું ખરીદી કરતા હોય છે. એમના સંપર્કમાં એક એલએનટીના બહુ મોટા માણસ આવ્યા, હિન્દી ભાષી પોતે, એમનું નામ હતું પ્રદીપ કાવડિયા. એમની સાથે એમનો એક કિશોરવયનો એક દીકરો પણ હતો. આ બે જણાને ઋષિ જીવન સ્વામી બાપાના મુલાકાત માટે દર્શન માટે લાવે છે. આ પ્રદીપ જે આવે છે બાપા પાસે ને તરત બાપાને આગળ પોતાના છોકરાની વાત કરે છે કે મેરા લડકા સેન્ટ્રલ બોર્ડ મેં 10મી કક્ષા મેં 88% લાયા હે. છોકરો બહુ હોશિયાર હતો, 10મા ધોરણમાં 88% પોતે લાવ્યો. પછી કહે છે કે વ એન્જિનિયરિંગ મેં જાને કા કહેતા હે, એને એન્જિનિયરિંગમાં જવું છે, મેરી ઈચ્છા મેડિકલ કી હે. છોકરાને જવું છે એન્જિનિયરિંગમાં, પિતાજી કહે છે તો મેડિકલમાં જા. બાપાએ તરત છોકરા તરફ જોવા માંડ્યા અને પૂછ્યું કે તારી કઈ ઈચ્છા છે, કે મારે તો એન્જિનિયરિંગમાં જ જવું છે. એ જ વખતે એનો પિતાજી વચ્ચે ટપકી પડ્યો કે બાપા એન્જિનિયરિંગ બરાબર છે, પણ કે મેડિકલમાં જાય તો સેવા થાય ને, સમાજની સેવા થાય. બાપા પછી એના પિતાજીને શીખ આપે છે કે તમે સમજો કે એની મેડિકલમાં જરાય ઈચ્છા નથી, એને મેડિકલ મેં જરા જાયગા તો ભી ઉનકા મન નહીં લગેગા, એનું મન નહીં ચોટે, એને ઇન્ટરેસ્ટ જ એમાં નથી, તો શા માટે તમે ધકેલો છો ખોટો. એટલે બાપાએ પછી એને કીધું કે તમે એની રૂચિ સમજીને એને એન્જિનિયરિંગમાં જવા દો. છોકરાને કહે છે કે તારે એન્જિનિયરિંગમાં જવું છે ને, કે હા, કે જા એન્જિનિયરિંગમાં તું ભણજે. પછી બાપા જે શીખ આપે છે ના છોકરો, પછી પિતાજી કહે છે કે બાપાજી બાપા આપ જેમ કહો એમ કરશે. બાપા કે એને એન્જિનિયરિંગમાં જવા દો અને એની જે રૂચિ એને એન્જિનિયરિંગમાં પણ એની જે રૂચિ હોય એના પર જે ફેકલ્ટી હોય એ પ્રમાણે એને ભણવા દેજો. પછી બાપાએ છોકરાને કહે છે કે એન્જિનિયરિંગ મેં જાના તેરી ઈચ્છા અનુસાર હમને કહા અબ હમારી ઈચ્છા અનુસાર તુમ કા કરના ચાહેગા, હવે તારે અમારી ઈચ્છાનું અનુસરણ કરવું પડશે. શું કે અચ્છા પડના, માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના, પાઠ પૂજા કરના, ભગવાન કા સ્મરણ કરના. એની રૂચિ પ્રમાણે એક તને અભ્યાસ કરી દીધો અને ભેગો ભેગા પાઠ પણ આપી દીધો. આવું બહુ અઘરું છે, ક્યારેક માતા પિતા પોતાની રૂચિ પ્રમાણે બળજબરીથી છોકરાને ફોર્સ કરતા હોય છે કે ના તારે મેડિકલમાં જ જવાનું છે, કારણ કે પોતાના અધૂરા સપના માતા પિતા પોતાના બાળકો દ્વારા સાકાર કરવા માટે ઈચ્છતા હોય છે. માતા પિતાને પોતે ના કંઈક વ્યવસ્થા પડી હોય, મેળ પડી હોય, એટલે કે છોકરો મારો ડૉક્ટર બને છે, નાનપણથી આમ પોપટની જેમ પડાવવામાં આવે, બેટા આપણે શું બનવું છે, ડૉક્ટર, વાહ વાહ બહુ સરસ ડાયો, નાનપણથી બસ જાણે કે બીજી કોઈ લાઈન છે જ નહીં દુનિયામાં. ઇન્ડિયામાં આવ્યા ત્યારે મને એવું જ લાગતું હતું કે ઇન્ડિયામાં કાં તો ડૉક્ટર બને કાં તો એન્જિનિયર બને, એ સિવાય બીજી કોઈ ફેકલ્ટી છે જ નહીં. કારણ કે ડૉક્ટર મનમાં એ જ કે સારામાં સારો કોઈ માણસ હોય સમાજમાં ડૉક્ટર, બસ એ જ સૌથી હોશિયાર અને એ સૌથી સફળ, કારણ કે પૈસા વધારે મળે, ગાડી બંગલાથી જાય. પણ એવું નથી, છોકરાની રૂચિ શું છે, એની પ્રકૃતિ કઈ છે, એની શક્તિ કઈ છે, એના આધારે જો તમે માર્ગદર્શન આપો તો એ વધારે સફળ બનતો હોય છે અને સંતોષ થાય, જોબ સેટિસ્ફેક્શન. એટલે સ્વામી બાપા તો આવું સમજીને એને જેમ પિતા હોય પોતાને છોકરાને નોકરી ધંધામાં સેટ કરી દે ને, એમ સ્વામી બાપાએ પણ કેટલાય હરિભક્તોને નોકરી ધંધામાં સેટ કરી દીધા છે. બાપાએ તો પોતાના ધંધામાં 721 સંતોને છોકરાઓને સેટ કરી દીધા છે. પણ ક્યારેક પોતપોતાના રૂચિ પ્રમાણે જે પણ કંઈ સંસ્થાની જે નોકરી ધંધા હોય એમાં પણ પોતે સેટ કરતા હોય છે. એમાં આપણા ડૉક્ટર હર્ષદભાઈ એમનું પણ જ્યારે પોતે MBBS થઈ ગયા અને પછી જ્યારે આગળ જે માસ્ટરની ડિગ્રી લેવાની હતી સ્પેશિયલાઇઝેશન એમાં શું કરવું, તો એ વખતે આખો યુગ એવો હતો કે સર્જન જ બધા થાય, MS જ થવું છે, કારણ કે MSને વખતે આખો આમ ઉગતો કાળ હતો એમ, અને MS થાય બસ હોટ પ્રોફાઇલ જોબ કહેવાય. પણ એ વખતે બધા એના ફ્રેન્ડ સર્કલ MSમાં સર્જન થવાના હતા. હર્ષદભાઈને થયું કે ના આપણે પહેલાં બાપાને પૂછીએ, એટલે બાપાને પૂછ્યું કે બાપા હવે મારે MBBS થઈ ગયો, મારે આગળ શું કરવું. બાપા કે આપણે ઓર્થોપેડિક કરવું.
એટલે આ પાછાવીને એને ફ્રેન્ડ નીકળી કે બાપાએ તો મને ઓર્થોપેડિક થવાની, કે ના કરે ઓર્થોપેડિક અત્યારે એનું કંઈ વેલ્યુ નથી, બધા રખડે છે, સર્જન જ થવાય. કે ના સ્વામી, એ સ્વામી શું જાણે હવે, સ્વામી તો સાદુ છે હવે, એને તો શું ખબર પડે. કે ના ના સ્વામી કીધું ઓર્થોપેડિક જ મારે કરવાનું. બાપાને એકદમ વચનનો વિશ્વાસ, ઓર્થોપેડિક કર્યું અને 2-3 વર્ષ કે થયા, એટલા જ સમયમાં ઓર્થોપેડિકની જેને એટલી બધી ઊંચી આવી ગઈ, ત્યાર પછી બધાને એવું થયું કે આપણે ઓર્થોપેડિક કરવું તો સારું થશે. બાપાએ પહેલેથી જ એવું માર્ગદર્શન આપ્યું કરિયરનું, આમ જેમ પોતાની નોકરીમાં બેસાડી દે ને બરાબર સેટ કરી દીધા. એવો જ એક બીજો પ્રસંગ છે, આપણે અહીંયા બળદેવભાઈ બેઠા છે, એમને પોતાનો પ્રસંગ મને કીધો હતો કે નાનપણથી બાપાએ એમને કેવી રીતે એમના જીવનમાં રસ લીધો હતો. આ પ્રસંગ તો બહુ જ જૂનો યોગી પણ વખતનો પ્રસંગ છે, 1969નો. એમના ફાધર નારાયણભાઈ મૂળ લોકો અનંતપુરના, સાસરીમાં જોગીજમાં જ પણ અવારનવાર ત્યાં આવતા, અને ક્યારેક બાપાને સાસરીમાને ત્યાં રડવું ને પુરુષોત્તમ પર જવાનું થાય તો એમના પિતાજી નારાયણભાઈ ગાડામાં બેસાડીને લોકોને લઈ જતા. તો હવે આ બળદેવભાઈ હતા, પોતે MSc થયા એ વખતના MSc થયો એટલે બહુ મોટી વાત કહેવાય, પણ 26-27 વર્ષ ઉંમરની ઉંમર થઈ ગઈ, પણ એમની સારી કંઈક એવી આમ પોતાની મનપસંદ કંઈક જોબ મળી નહીં, કે આપણે આટલું ભણ્યા છે તો એ પ્રમાણે આપણે જોબ સારી મળી જાય ને, પગાર પણ એવો હોવો જોઈએ. એટલે ઘરે બેઠા હતા કે જ્યાં સુધી સારી નોકરી ના મળે ત્યાં સુધી આપણે કંઈક આમ કાચું પાછું આપણે નથી કરવું કંઈ. એના પિતાજી બહુ કે તું કંઈક નોકરી શોધ, આમ સારી નોકરી મળે પછી આપણે કંઈક જોડાય ને. એમાં આ પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં નેનપુર આવે છે અને પિતાજી કહે કે તું બાપાને વાત કર. કે આવા સામાન્ય વાતમાં શું બાપાને વાત કરી, કે ના તું વાત કર. એટલે આમ ફોર્સ કરે છે, તો પછી સામેથી જ કહે છે કે આ છોકરો છે MSc થયો છે પણ હજી નોકરીનું ક્યાંય ઠેકાણું પડ્યું નથી. બાપા કે એમ? બાપાએ તાત્કાલિક ત્યાં ચિઠ્ઠી લખી આપી કે તું મુંબઈ જા, મુંબઈમાં આપણા કેશવચંદ્ર અમીન છે, LMBC માં પોતે માર્કેટિંગ મેનેજર હતા, અને કે તમારે ત્યાં જવું, આ ચિઠ્ઠી લઈને જજો. આ ચિઠ્ઠી શિરડી સાંઈ ઉપર લખેલી કે શિરડી સાંઈ ત્યાં મળજો, એ તમને આ કેશવચંદ્ર સાથે તમને ભેટો કરી આપશે અને પછી આગળ બધું કેસ હું મળી લઈશ. કે હું પણ અમારે મુંબઈ જાઉં છું યોગ્ય સાથે પદે, પછી આફ્રિકા જવાના 70ની સાલમાં જાન્યુઆરીમાં જ, આ ડિસેમ્બરનો કંઈક પ્રસંગ હશે. બાપાએ ચિઠ્ઠી લખી આપી, બળદેવભાઈ ચિઠ્ઠી લઈને જાય છે મુંબઈ, શિયાળી સ્વામીને મળે છે અને શિયાળી સ્વામીએ કેશવચંદ્ર અમીન સાથેનો ભેટો કર્યા. પછી કેશવચંદ્ર સ્વામી ભગતનો કેશવચંદ્રનો નિયમ કે યોગીજી મહારાજ જ્યારે સવારે મંગલ પ્રવચન કરે ત્યારે રોજ સવારે ફ્રેશ ગુલાબનો હાર યોગી આપણને અર્પણ કરવાનો. એટલે રોજ સવારે આવે એ જ વખતે બાપાની આ ચિઠ્ઠી શિયાળી સ્વામીની ભલામણ કે પ્રમુખ સાહેબ મહારાજ આ યુવકને મોકલો છે, તમારે એને ગોઠવી આપવાનું છે નોકરીમાં. કે ભલે બાપાએ કીધું આપણે ક્યાં વાંધો છે, એમને બધું ફોર્મ આપ્યું, બાયોડેટા બધું લખ્યું. 28 જણાએ એ વખતે એપ્લિકેશન કરેલી, 28માંથી ફક્ત 2 જ પોસ્ટ હતી બાપાના આશીર્વાદથી ભલામણથી, અને બળદેવભાઈ બરાબર ઇન્ટરવ્યુ અને રિટન ટેસ્ટમાંથી પાસ થઈ ગયા, એમને ત્યાં નોકરીમાં લાગી ગયા અહીંયા LMBC માં. 33 વર્ષ સુધી એમને બીજું કંઈ વિચાર કરવાનો રહ્યો નથી. 33 વર્ષ સુધી બાપાએ નિરાંત કરી દીધી. 1-2 વર્ષ પહેલાં જ પોતે રિટાયર થયા, પણ સાહેબ પણ એક નાની ચિઠ્ઠી, હવે 26-27 વર્ષનો છોકરો હોય, MSc થયો હોય, છતાં પણ નોકરી ના મળે કેટલી મૂંઝવણ થાય, શું કરશું, આ ડિગ્રી આટલી બધી આપણે મેળવી તો પણ કંઈ નોકરીની ગેરંટી નહીં. અત્યારે પરિસ્થિતિ એ જ છે ને કે સ્વામી અમે આટલું ભણીએ છીએ, સારું અમે ડિગ્રી પ્રાપ્ત કરીએ, છતાં પણ આટા મારવું પડે. એ વખતે સ્વામીજી એક નાની ચિઠ્ઠી કેટલી કામ કરી જાય છે, કે ના તને આપણે કરિયરમાં આપણે સેટ કરી દે. આવા તો કેટલાય ઢગલાબંધ પ્રસંગો છે એના ધંધામાં અને નોકરીમાં, બાપાએ આમ સેટ કરી દીધા હોય. બાપાએ આવી રીતે વ્યવહારમાં બેસાડી દે, અને બેસાડી દીધા પછી પણ વ્યવહાર શીખવાડે, જેમ પેલો છોકરો હોય આમ ધંધામાં બેસે પણ ધીમે ધીમે, ક્યારેક ક્યારેક ટોક નહીં પણ જ્યારે જ્યારે ટાઈમે એવી શીખામણ પણ પોતે આપતા રહે. એમ સાંઈ બાપાએ પણ, સાંઈ બાપા પાસે આજે લાખો માણસો આવે છે માર્ગદર્શન લેવા માટે, શીખામણ, વ્યવહારનું શીખામણ. બધાને વિશ્વાસ છે કે સ્વામીશ્રીનું માર્ગદર્શન એકદમ પરફેક્ટ, કારણ કે જોઈએ છે કે આ આટલી મોટી સંસ્થા, વિશ્વવ્યાપી સંસ્થા ચલાવે છે, અને સામાન્ય વાત નથી. આજે 54 વર્ષથી 54 યર્સ સ્વામીશ્રી અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે. એક સંસ્થાના એક ધારીએ આમ પ્રેસિડેન્ટશીપ ચાલી આવતી હોય એ તમે બતાવો ચાલો દુનિયામાં. આટલી મોટી ડાયનેમિક, આટલી એનું ઇન્વેસ્ટમેન્ટ, આટલો એનો મિલકત, અને 54 યર્સ અનડિસ્પ્યુટેડ ને બિનહરીફ આવા પ્રેસિડેન્ટ ચાલ્યા આવતો હોય ને સફળ રીતે બધાનો આમ પ્રેમ આદર સંપાદન કરીને રાજી કરીને, કેટલી મોટી સિદ્ધિ છે. હવે આટલી બધી સંસ્થા આખી વિકસી હોય લોકો જોઈ તો ખરા ને. એટલા માટે સ્વામી બાપાના નાનીમાં નાની બાબતમાં પણ માર્ગદર્શન લેવા માટે ઠેર ઠેર બધા જ આવતા હોય છે. બધાને વિશ્વાસ કે સ્વામીશ્રી જે કેટલા ધંધાનું પણ માર્ગદર્શન આપશે ને, બાપાનું ખાલી જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે ને, કેવલ આર્થિક જે આયોજન એના ઉપર ગ્રંથો લખાય એમ છે.
આધ્યાત્મિક પુરુષ એક બાજુ મૂકી દો, ખાલી તમારું જે આર્થિક સંયોજન કેવી રીતે કરવું. એક અમલીના એક ફેમિલી હતા, મને બે ભાઈઓ હતા, ફાધર ધામમાં ગયા, એમને ફાધરની ફેક્ટરી અચાનક માથે બધું દેવું ને એક સાથે બધું આવી ગયું. ફાધર ધામમાં ગયા, કંઈ ખબર ના પડે શું કરું ધંધામાં. ધંધામાં તો ઘણા બધા પ્રોડક્ટ્સનું એટલું કંઈક મેન્યુફેક્ચરિંગ કરતા હતા. બાપા પાસે આવ્યા, બાપા કે પિતાજી ધામમાં ગયા છે, આ આખો ફેક્ટરી અમારા માથે આવી છે, દેવું પણ સાથે ભેગું ભેગું આવ્યું છે, શું કરું કંઈ સૂજ પડતી નથી. બાપા કે તરત જ બે ત્રણ એવી મુદ્દાની સલાહ આપીને કે પહેલી વાત, તમારો જે સ્ટાફ છે ને 15નો એ ઘટાડી દો, બે સ્ટાફ કરી નાખો બસ, ખાલી બે જ માણસો રાખો, બાકી બધા છૂટા કરી દો. એ બે જે સ્ટાફ છે સારામાં સારા એનો પગાર ડબલ કરી નાખો, પગાર ડબલ કરી નાખો. તમારી જે પ્રોડક્ટ તમે બનાવો છો જે સૌથી સફળ હોય એના પર ફોકસ કરો, બીજા બધા બંધ કરી નાખો, અને પછી મને આવીને મળજો. એક જ વર્ષમાં જે પણ કંઈ 7-8 લાખ રૂપિયાનું જે દેવું હતું એ દેવું હતું ચૂકવાઈ ગયું અને પ્રોફિટમાં લોકો આવી ગયા. કેટલી નાની મુદ્દાની સલાહ છે પણ પરફેક્ટ સલાહ, કે તમારે એમ્પ્લોયમેન્ટ મેનેજમેન્ટ પણ કેવી રીતે કરવું, તમારું રિસોર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ક્યાં ક્યાં તમારે ફોકસ કરો, તમારે માર્કેટ ક્યાં છે, એ ટુ ઝેડ. સ્વામી કે હાર્વર્ડમાં MBA નથી થયા, પણ એમના જે અનુભવમાંથી દરેક ક્ષેત્રમાં તમે જો કોઈ પણ માણસ આવે ને, એ ખેતીવાડીનો હોય, કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, કદાચ કોઈ પોલિટિશિયન હોય, કોઈ સમાજસેવક હોય, ઇવન સાધુ, એના જીવનમાં સ્વામીશ્રી કંઈક ને કંઈક નવું આપીને જતા હોય છે. દરેકે દરેકની ઈચ્છા થાય કે સ્વામી બાપાના પાસે આવું ને કંઈક હું માર્ગદર્શન મેળવું. ગમે તે મોટા મોટા પોલિટિશિયન્સ, આમ નામ દેવાયો નથી પણ આમ સેન્ટ્રલમાં રહે બેઠા હોય પણ બાપા સાથે કલાક બે કલાક સુધી ખાનગી કરી હોય, ફક્ત સ્વામી અને પોતે, ક્યારેક તો વેગ સાગર સ્વામી પણ નહીં, બે બે કલાક સુધી બાપા સાથે ખાનગી કરી કે દેશ કેવી રીતે ચલાવવો. હવે આ પ્રસંગો કે રિપોર્ટમાં નથી આવતો, પ્રકાશમાં નથી આવતો, પણ આપણે જોયું છે બે બે કલાક સુધી આમ ટોપ દેશના ટોપ નોચ જે કહેવાય અગ્રગણ્ય જે નેતાઓ હોય બાપા સાથે ખાનગીમાં બેઠા હોય માર્ગદર્શન. એ લોકોને વિશ્વાસ, હવે વિચાર કરો, આધ્યાત્મિક પુરુષ છે છતાં પણ પેલા ખેતીવાળાને પણ થાય કે સ્વામી પાસેનું કંઈક નવું પ્રાપ્ત કરું, નવું શીખવું, પેલા પોલિટિશિયને પણ થાય, પેલા ઉદ્યોગપતિને પણ થાય, ઇવન સાધુને પણ થાય કે ના સ્વામીની સાધુ એટલે બસ, એમાં તો આપણે કરતા ઘણા

પરિસ્થિતિમાં જ્યારે કંઈક એની હાડમાળીમાં બાપા જે આખું સંચાલન કર્યું છે, એટલે આજની તારીખે પણ સ્વામી બાપા બધાના એકને એક નાના નાના પેલા વ્યવહારના પ્રશ્ન પોતે જાણે છે. આ તો વ્યવહારિક વાત થઈ. સ્વામી બાપા સાંસારિક સલાહ પણ એટલી સુંદર આપી શકે છે. આપણા એક બહુ મોટા શહેરના કાર્યકર છે અને એમને તો સાદું જ થવું હતું. બાપા કહે કે ના, કે તને તો પણ આવું જ પડશે, તો સંસ્થાની આવી સેવા કર. પેલા ભાઈ બહુ જ ના પડી કે સ્વામી જો પરણીશ તો સંસ્થાની સેવા નહીં થાય, પેલી તો કેવી નીકળે ક્યાં આપણે કંઈ ખબર પડે છે. અને એની પછી ડિમાન્ડ હોય કે મને અહીંયા લઈ જાય, અહીંયા ફરવા લઈ જાય, મારે આ જોવું છે, આ ખાવું છે, મને તો કંઈ પોસા નહીં. આપણે તો ભજનનો જીવ સંસ્થામાં જોડાયેલા વર્ષોથી, એ પોતે જે ક્ષેત્રમાં ફરતા હતા એ ક્ષેત્રમાં મંદિર ના થયું, સંતો નહોતા આવ્યા ત્યાં સુધી, આ જ હરિભક્ત બધે ઠેર ઠેર કથાવાર્તા કરે. આજની તારીખે કથાવાર્તા કરે આપણે લાગે કે સાધુ કરતા કથા કથા કરતા એવી રીતે આમ નિષ્કર્ષણની કવિ કડીઓ બધી આવે, એટલે મહારાજના પ્રસંગો એવા આવે, તેવું સરસ ઉપદેશ આપે, બહુ સુંદર કથાવાર્તા, એકદમ પીઢ કાર્યકર. એ કાર્યકરને જ્યારે બાપા કહે છે કે સાહેબ મારે લગ્ન કરવા જ નથી, બાપા કહે કે તને એવું પાત્ર શોધી આપીશ કે જેના જીવનમાં જગત જ નથી. અને બાપાએ પછી એવું પાત્ર પણ છોડી આપ્યું. એ કંઈક સાધુના બહેન જ હતા, એમને ગોઠવી આપ્યું. પછી જ્યારે સગાઈને બધું થઈ ગયું, આ યુવકને બાપા મને લાગે સુરતમાં અડધો કલાક સુધી ઉપદેશ આપે છે, સલાહ આપે છે કે પોતાની પત્નીને કેવી રીતે રાખવી, એને ટાઈમે ટાઈમે કેવી રીતે રાજી રાખવા, ક્યારે બહાર ફરવા લઈ જવા, એને એના બર્થડે ઉપર અથવા એના એનિવર્સરી ઉપર શું શું અપાવવું કરવું, વાસણ કુસણ એ ટુ ઝેડ. એને પોતાના શબ્દમાં કહે છે કે કદાચ કોઈક પિતા હોય અને પોતાના બાળકને પણ શિકામ નથી આપી શકતો. આપણે જોઈએ છીએ પિતા જ પોતાના ધંધામાં અને વ્યવસાયમાં બધા રસપસ રહેતા હોય છે, આજે કેવું પિતા પોતાના બાળકને શાંતિથી બેસાડીને આમ સમજાવે છે કે જો જીવનમાં આ પણ પ્રસંગો આવશે, આવું આપણે ધ્યાન રાખવું, આવે તે કરવું, કોણ કરે છે. સાહેબ આપણે કે પેલા આ ભાઈ કે જેમ પિતા પોતાના બાળકને આમ શિખામણ આપે એવી રીતે એ ટુ ઝેડ. આપણે લાગે કે આ સત્પુરુષ છે, અષ્ટંગ બ્રહ્મચારી છે, ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ થયો, આવું ક્યાંથી જાણી ગયા. આપણે પેલી અભિજ્ઞાન શાંકુતલની વાત કરી હતી ને, કાલિદાસનું જે સર્વસ્વ નાટક, એમાં પેલા કણવ ઋષિની વાત કરી હતી કે શકુંતલાને પોતે વિદાય આપે છે, એ વખતે જે ચાર શ્લોકની વાત કરે છે એમાં જે ઉપદેશ આપે છે કર્ણ કે તું હવે ત્યાં જાય છે તો ત્યાં કેવી રીતે રહેવું, તારી બહેનપણી સાથે કેવી રીતે રહેવું, તારી સાસુ તારી સાસુ છે, તારી માં છે એમ તારે સમજવું, તારા સસરા છે, તારા બાપ છે એવી રીતે રહેવું, તારે તારી જે સહપત્નીઓ છે, એ વખતે રાજા બધા હોય એટલે ઘણી બધી પત્નીઓ રાખે, એ તારી સહપત્નીઓ પણ તારી સખી છે, તારે જે વડીલ છે એની દાસ ભાવે રહેવું, તારે કરતા જે નાના છે તારે ગુરુ ભાવે રહેવું, એને શિખામણ આપી, આમ કરું તેમ કરું, બધી જે શીખ આપે છે. અંતે પોતે બોલે છે કણવ ઋષિ કે આમ તો અમે વનવાસી છે, એટલે વનકૌસોપી લૌકિક જ્ઞા વયમ, કે આમ તો અમે ભલે વનવાસી હોય એટલે કે વનમાં રહેતા હોય છતાં પણ લૌકિક જ્ઞા વયમ, એટલે કે લોકની રીત ભાત બધું અમે જાણીએ છીએ. એમ સ્વામીશ્રી પણ આ લોકની બધી રીત કેટલો અનુભવ છે વિચાર તો કરો. આજે દેશ પરદેશમાં વર્ષોથી ફરે છે, ખાલી 33 વર્ષનો છેલ્લો તમે અનુભવ તમે લ્યો બાપાનો, 33 વર્ષ બાપા જે દેશ પરદેશ 50 દેશોમાં ફર્યા છે, કેટલા બધા માણસોના સંપર્કમાં આવે છે. આજે સંસારમાં એક પણ પ્રશ્ન નહીં હોય કે જે બાપાને કાને નહીં પડ્યો હોય. રોજ બાપા જો 150-200-300 માણસને મળતા હોય, કેટલા પ્રશ્ન આવતા હશે, કેટલા પત્રો, કેટલા ફોન, એ દરેકે દરેક હરિભક્તોના નાના મોટા, હરિભક્તોની બહારના પણ કેટલા પ્રશ્ન. આજે બાપા પાસે કીડિયાભાઈથી માનીને કલામ સુધી બધા પ્રશ્ન પૂછવા માટે આવે છે. કલામ પણ અબ્દુલ કલામ જેવા રાષ્ટ્ર પ્રમુખ એ બાપા પાસે આવીને 2 કલાક સુધી વાત કરી કે અમારું વિઝન 2020 કેવું છે. બાપા પાસે જે દિલ્હીમાં બાપા 3 વર્ષ પહેલાં ત્યાં હતા અને ભારતનું આખું જે વિકાસ કઈ રીતે કરો, ભારત વિકસિત દેશ કઈ રીતે બને, એના માટે બાપા પાસે 2 કલાક ત્યાં ફાળવીને વાત કરી કે હવે મારા માટે કઈ રીતે અમારે આગળ વધવું. 500 ભારતના જે મહામનીષીઓ ટોપ થિંક ટેન્ક એ લોકો ભેગા મળીને જે 5 સિદ્ધાંતો નક્કી કરેલા કે ભારતને હવે આગામી 20 વર્ષમાં આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવવો છે, એ જે 5 મુદ્દા લોકો નક્કી કરેલા એમાં પણ બાપાએ છઠ્ઠું ઉમેર્યું કે તમે આજે એજ્યુકેશન ને હેલ્થ, પછી ઇન્ફોર્મેશન એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ ટેકનોલોજી, આ 5માં પણ તમારે ફેઇથ ઇન ગોડ એ તમારે ઉમેરવું જોઈએ. એ સલાહ બાપા કલામ પાસે પણ કલામને પણ આપી શકે છે. અને સામાન્યમાં સામાન્ય પેલો ખેડૂત હોય એને રિક્ષા કેવી લેવી, કેવું કરવું, એવો પણ પ્રશ્ન બાપા પાસે આવે છે. બાપાના જે પ્રશ્ન બધા આવતા હોય છે, બિલ ક્લિન્ટન બાપાને પૂછી શકે છે કે ક્લોનિંગ માટે તમારો શું અભિપ્રાય છે. ક્લોનિંગ એટલે પહેલાં થોડાક વર્ષો પહેલાં આખું ચગ્યું હતું કે અમુક સાયન્સમાં એવા હવે નવા નવા બધા સંશોધન થાય છે કે એક જ પ્રાણીમાંથી અમુક તમે સેલ કાઢી લો

0: તો એ જ પ્રાણીનો ડુપ્લિકેટ કોપી થાય, ઝેરોક્સ કોપી, એ ટુ ઝેડ બધા જ, એને ડીએનએ ને બધું જ, અને એન્ઝાઇમ્સ બધું જ સરખું હોય. આવું હવે નવું સંશોધન થયું છે, એ લોકો ઘેટા બકરા ઉપર તો પ્રયોગ તો થઈ જ ગયો એકદમ સફર. માનવ માટે પણ આવી તેની ચર્ચા ચાલતી હતી કે તમારો જે ચહેરો હોય, તમારી જે વાર હોય, તમારો જે આંખનો કલર હોય, એ ટુ ઝેડ બધું જ તમારા જેવી જ કોપી તમારી તૈયાર થઈ જાય બીજી. તો આ તો આખું આમ આખા વિજ્ઞાન જગતમાં બધાને હચમચમાઈ દીધા હતા કે આવું જો સંશોધન થાય તો શું થાય. કદાચ બીજા કોઈ સદામ હુસેનને બીજા ઊભા કરે તો, બિલ લાદને બીજા ઊભા થઈ જાય તો આખી ફોજ તૈયાર થઈ જાય. તો એના માટે બહુ ચર્ચાસ્પદ આખો વિષય બની ગયો હતો. એ વખતે બિલ ક્લિન્ટન બાપાને પૂછ્યું કે તમે ક્લોનિંગ માટે તમારો શું અભિપ્રાય છે. બાપા ત્યાં ફ્રિજ સાથે ત્યાં ચેક દેશમાં હતા 1994 માં. એ વખત આખું જે યુરોપમાં જે સામ્યવાદનું આખું જે વિલીનીકરણ થયું અને પછી ધીમે ધીમે શું કહેવાય લોકશાહી આખી જે વિચારધારા ત્યાં પ્રવેશ કરી, એ વખતે ફ્રિજ કાકા પણ યોગી બાપાને પૂછી શકે છે કે સામ્યવાદ હવે જાય છે તો તમારી દૃષ્ટિએ કેવો વિચાર, કઈ વિચારધારા આપણે અપનાવી જોઈએ સફળ સરકાર માટે. આવા દેશના ધારાધોરણ માટે પણ લોકો પૂછી શકે છે. અને સામાન્યમાં સામાન્ય જો કોઈ ગાંડો માણસ હોય એના માટે પણ બાપા પોતાને કાન ધરી શકે છે. બાપા ત્યાં સારંગપુરમાં હતા અને બાપા મંદિરમાંથી સ્મૃતિ મંદિર તરફ જતા હતા અને રસ્તામાં કોઈક આમ જુવાન છોકરો કંઈક આવી ગયો, આમ જુવાન આમ આજુબાજુનો કંઈક માણસ હશે, અને બાપા પાસે આવીને એકદમ કંઈક બોલવા માંડ્યો, એકદમ અસ્પષ્ટ બોલે, આમ કંઈક સમજાય નહીં કે આ શું કહેવા માંગે છે. બાપા કાન ધર્યો આમ વ્યવસ્થિત ફરી કે શું શું એમ પૂછ્યું. પછી ત્યાંનું કંઈક આપણે કંઈક જાણીતા આવ્યા આરુણી ભગત જેવા કોઈક, અને બાપાને કીધું કે બાપા આ કોણ છે, આ તો ગામનો ગાંડો છે, આ તો ગાંડો છે, એ તમે શું કહેવાય માટે ટાઈમ વેસ્ટ કરો છો. એટલે પેલા ભાઈને કંઈ પ્રશ્ન પૂછ્યો, બાપાને પકડતો નહોતો કે આ પ્રશ્ન શું છે. બાપા કે ભલે ગાંડો હોય પણ ગાંડાને કંઈ પ્રશ્ન હોય કે નહીં, કલામને જ પ્રશ્ન હોય કે ગાંડાને પણ પ્રશ્ન હોય કે નહીં. એટલે બાપા આગળ પણ કેટલાક આવા સાવ ગાંડા જેવા પ્રશ્ન આવતા હોય છે. તમે જાણો કે જેમ આવા મોટા મોટા પ્રશ્ન આવે ને એમ આવા પ્રશ્ન પણ કેટલાક આવતા હોય છે. બાપાના મનમાં જરાય રહેતું નથી કે હું કેવા બધા પ્રશ્નનો ઉકેલ આપું. દરેક પ્રકારના પ્રશ્ન, વાહન મારે કેવું લેવું, વાહન લેવું એટલે બાઇક લેવું કે સ્કૂટર લેવો, બાઇક લો કે ગાડી લો, બાઇકમાં પણ પછી બાઇક પેલું કાઇનેટિક લો કે પછી મોટા બાઇક લો, એમાં નવું લો કે જૂની લો, સેકન્ડ હેન્ડ લો, આવા પ્રશ્ન આવા પાસે આવે. ભણવાનો હોય કે આગળ ભણું કે નહીં, MBA કરું કે પછી BBAથી ચલાવી લઉં, કે પછી આગળ હવે CA પણ કરું તો પછી અહીંયા દેશમાં રહીને કરું કે બહાર રહીને કરું, અહીંયા જ્યારે બીજે કોલેજમાં જાઉં ત્યાં ડોમેટ્રીમાં રહું કે પછી ઘરે રહ્યા ભણું, અથવા તો પછી કંઈ નોકરી ધંધાની વાત આવે કે ધંધો લો કે પછી નોકરી કરું, નોકરી કરું તો પછી ક્યાં દૂર રહીને આઉટ ઓફ સ્ટેટ પણ જાઉં કે પછી ગુજરાતમાં રહીને જ કરું, ધંધો કરું તો પછી ધંધામાં પણ ખેતી કરું કે ધંધો કરું, ધંધો કરું પણ એકલો કરું કે પછી પાર્ટનરશિપમાં કરું, અને ધંધો કદાચ ના ચાલતો હોય તો પછી ધંધો સમેટી લો કે પછી નવો લો કે એમાં એમ જ ચાલુ રાખવું, નફો ના થતો હોય તો પણ. ક્યારેક તો એવું થાય કે સ્વામીશ્રીને આગળ આવા પ્રકારના પ્રશ્ન આવે, પેલો કે મારે સ્વામી સાધુ થવું કે પછી મારે ભણું લગ્ન કરવા. ક્યારેક જ્યારે પણ કોઈ યુવક પછી આવે કે બાપા સાધુ થવું કે લગ્ન કરું, બાપા ત્યારે કે લગ્ન જ કરી લેતું, જો મનમાં દ્વિધા હોય તો સાધુ થવું જ નથી. આપણે સાધુ થવું કે લગ્ન કરું તો પછી આની સાથે કરું કે આની સાથે કરું, અને ક્યારેક તો છૂટા લઈ લો કે પછી ચલાવું એવા પણ આવે. ક્યારેક છોકરા ના થતા હોય તો છોકરા ના થતા માટે પ્રયત્ન ચાલુ રાખો કે પછી સાંખ્ય કરી નાખો, દત્તક લેવા, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવું, એટલે બીજા કોઈક માતા દ્વારા પણ ટેસ્ટ ટ્યુબ દ્વારા એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા પણ પુત્રની જન્મ થાય છે. એના માટે બાપા પત્ર આવ્યો હતો કે બાપા અમારા દંપતિ એવું છે કે અમારાથી જન્મ થાય, બાળકનો જન્મ થઈ શકે એમ નથી, એટલે એક માતા અમે પસંદ કરીએ એમાં પેલું એનું આદાન થાય, એમાંથી એનો જે જન્મ ગર્ભધારણ થાય એ છોકરો પછી અમારો બને. પણ કેવી માતા અમારે પસંદ કરવી, ચાર માતાનું સિલેક્શન હોય બાપા પાસે કે આ માતા છે, આ લક્ષણ છે, આ હેતુ છે, તમે કેવી માતા અમે પસંદ કરીએ એના દ્વારા અમે છોકરાનો પ્રાપ્તિ અમે કરીએ. આવા પ્રશ્ન બાપા પાસે આવે. કેટલાક એવું કે સ્વામી નવું ઘર લેવું કે પછી નવું ઘર બનાવું કે ભાડે લો, બીજું જૂનું લેવું, ઘર લેવું હોય તો પછી ભાડે લો કે પછી પોતાનું કરીને લેવું, મોર્ગેજ કેટલાનું કરવું, કેટલું ડાઉન પેમેન્ટ કરવું, આવા પ્રશ્ન બાપા પાસે આવે. કેટલાક તો કે ભાઈ ગામડામાં રહેવું કે શહેરમાં રહેવું, શહેરમાં રહો તો પછી અહીંયા દેશમાં રહો કે પછી પરદેશમાં રહો, પરદેશમાં પણ અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં પણ હ્યુસ્ટન કે શિકાગો. આવા તો દરેક પ્રશ્નમાં બાપાએ એકદમ સચોટ દર્શન માર્ગદર્શન આપે છે. અર્જુનની જે દ્વિધા હતી કે મારે આ કરું કે આ કરું, એને મનમાં એ જ હતું કે તમે એક ટૂંકમાં મને કહી દો, બસ મારે જાજુ જાણવું નથી, મને એક ઉપર તમે નિર્ણય મને આપો. અર્જુન શું કહે છે, દરેકની આપણી જે દ્વિધા હોય છે કે તદ એકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપનુયાત, કે મારું જે શ્રેય રહેલું છે એવું તમને એક વાત કરો, યજ શ્રેય એતયોર એકમ તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ, મારું જે જ્યાં શ્રેય રહેલું છે પરમ શ્રેય એવું તમને સુનિશ્ચિતમ મને બરાબર નક્કી કરીને મને તમે કહો. મારું મન માનતું નથી કે મારે જ્ઞાન કરું કે કર્મ કરું. એમ સ્વામી આપણા સંપર્કમાં જે પણ કોઈ કે આવા બધા પાર્થિવ છે ને, જેમ પેલો પાર્થ હતો એમ આપણે પાર્થિવ છે, પાર્થ ઇવ, પાર્થ જેવા છે. એટલે આપણા માટે પણ જ્યારે એના માટે જ્ઞાન અને કર્મ, આપણા માટે સ્કૂટર કે બાઇક, ધંધો કે નોકરી, સાધુ કે લગ્ન જીવન, એમ આપણા જીવનમાં આપણે થાય કે હવે મારે આ કરું કે આ કરું, સ્વામી તરત હાજર થાય કે આ જ કરો બસ, અને ખાલી એટલું જ કહેવાનું હોય આ જ કરજે. છતાં પણ એ જે રાહત થઈ જાય કે સ્વામી સ્વામી કીધું ને બસ, હવે બીજો બધા જ વિચાર બંધ કરના કારણે પછી સ્વામી બાપા એકવાર કહી દીધું એટલે એમાં પછી જંપલાવું, આંખ મીચીને જંપલાવવાનું જ હોય. હરિભક્તોને એવી નિશ્ચિંતતા આવી જતી હોય છે. એટલા માટે તો એ લોકોને હરિભક્તોને જરાય સંકોચ થતો નથી કે નાનામાં નાના મૂંઝવણના પ્રશ્નો બાપા ઘર રજૂ કરી શકે છે. આપણે વાત ના કરીએ ને કે પેલા ગાંડા જેવાનો પ્રશ્ન હોય કે નહીં, તો ગાંડા જેવા કેટલાક આપણે પ્રશ્ન લાગે, પણ બાપા એટલા જ ધીરજથી એટલા જ શ્રદ્ધાથી એ હરિભક્તોને સંતોષ આપી શકે છે. સલાહ આપી જ એક વસ્તુ છે, સંતોષ આપવો ને જુદું વસ્તુ છે. એટલે હરિભક્તોને કેવું મનમાં હોય, એક ભાવનગરના હરિભક્ત હતા, બાપા ઘર આવ્યા, બાપાએ પત્ર લખ્યો કે મારી બીબી કે સફેદ વસ્તુ કંઈ ખાતી નથી, માટે બરાબર ખાતી થઈ જાય એના માટે આશીર્વાદ આપો. આના માટે બાપા આગળ પત્ર લખ્યો. બીજો એક ભારપરા નામના કંઈક ગામ છે, એમાં એક સામાન્ય ખેડૂત બાપાને પત્ર લખે છે કે મારો મારે કૂવો ગાવો ગાળવો છે, એમાં કામ ચાલુ મેં કરેલ છે, તો તેમાં બરાબર પાણી આવે એના માટે આશીર્વાદ આપો. હવે કૂવો ક્યાં ગાળવો એના માટે પણ હરિભક્ત આવતો હોય છે, મેપ આવે, પેલું ખેતી ખેતરનો મેપ લઈને આવે. બાપા કે તમે આંગળી મૂકો ત્યાં મારે કૂવો કરવો છે, બસ આવા પ્રશ્ન પણ બાપા પાસે આવે છે. એક સરસવણી નામના એક સરસવણી ગામના એક યુવક આવે છે, બાપાને કેવો કેવી વાત કરે છે કે હું એક બજાજ સ્કૂટર લેવાની ઈચ્છા ધરાવું છું, તો તે અંગે મને મને સ્કૂટર અંગે તમે યોગ્ય માર્ગદર્શન આપો મને. મારે બજાજ સ્કૂટર લેવાની ઈચ્છા છે, હવે મારે સ્કૂટર અંગે તમે માર્ગદર્શન મને આપો. એક જામનગરના એક એકદમ સામાન્ય એકદમ ગરીબ હરિભક્ત, સાવ સામાન્ય સ્થિતિ, બાપાને વારંવાર એક જ પ્રશ્ન પૂછતા કે મારી રિક્ષા છે ને વારંવાર બગડી જાય છે, તેના માટે મને કંઈ માર્ગદર્શન આપો ને. હવે ત્યાં મેકેનિક પાસે લઈ જાય ગેરેજ મળે, બીજું શું કહેવાનું, પણ ના સ્વામી એટલા જ શાંતિ, કેમ કેવી રીતે બગડે, શું થાય છે, એકદમ ધીરેથી બધું જ પૂછે. એક અનામી હરિભક્ત, અનામી, એક જ તારીખની અને એક જ સ્થળેથી એક સાથે ચાર ચાર પોસ્ટકાર્ડ લખે છે બાપાને, ચાર ચાર પોસ્ટકાર્ડ લખે. પોસ્ટકાર્ડમાં શું લખે છે કે દયા કરીને મારા માથે ટાલ પણ ટાલ પડી છે, એમાં વાળ ફરી ઉગે એવા આશીર્વાદ તમે આપો. એક સાથે એક જ સ્થળેથી એક જ તારીખના એક સાથે ચાર પોસ્ટકાર્ડ લખે છે કે મારા માથે ટાલ આવી ગઈ છે, હવે વાળ બરાબર ઉગી જાય એના માટે તમે કંઈક માર્ગદર્શન. ચાર ચાર પોસ્ટકાર્ડ લખે તો ટાલ જ આવી જાય ને, એક લખો ને ચાર તું ખોટા બગાડે બીજા ત્રણ. સ્વામી એટલા ધીરેથી, એક વાર પેલા હરિભક્ત પેલે સોડા લેમનની લારી વાળા હતા, બાપાને પૂછે કે સ્વામી ફ્રીજ લેવું કે નહીં, આવું પણ બાપાને પૂછવા માટે આવે છે. એક હરિભક્ત તો હદ કરી નાખી, બાપા ડુંગળીમાં હતા, સોરી નાપાડ હતા, 73 સાલનો પ્રસંગ છે. બાપા વૈશાખ મહિનામાં ત્યાં નાપાડ જાય છે અને નગરયાત્રા પછી બાપા ત્યાં નાના મંદિરમાં આવે છે. અને નગરયાત્રા પણ કેવી ભયંકર હતી, ટ્રેક્ટરમાં ફરવાનું, સખત તાપ, આજુબાજુ બધા યુવકો નાચે અને બધા ઘોંઘાટ થાય, ધૂળ બધી ઓઢે અને ધૂળ ખાતા ખાતા ઘોંઘાટમાં ગીરદીમાં પડાપડીમાં બાપા ધીમે ધીમે ધીમે ત્યાં મંદિરમાં આવે છે. મંદિર નાનું અને હરિભક્ત બધા ધસાડો કરે, પડાપડી કરે, કોઈની શિસ્તમાં કંઈ ગદાગમ નહીં, અને એક પછી એક બધા ઉપરા ઉપરી બધા આવે. એવામાં એક યુવક આવ્યો એની એક બેગ લઈને, અને બાપા ઘર બેગ ધરે છે અને યુવક પેલો કહે છે કે બાપા બેગને આશીર્વાદ આપો ને તૂટી ના જાય. આવું હોય ને, એક તો પેલો આજે નગરયાત્રા અને એમાં ભીડ અને અશિસ્ત, બાપાને તો શિસ્ત અત્યંત પ્રિય છે, એના ખૂબ આગ્રહી હોય છે, આવા સંજોગોમાં પીતો જતો રહે અને એમાં આવો આવે માણસ, આમ શું થાય, આમ ટાંકી ફાટે કે નહીં. અને વિચાર કરો સ્વામી શ્રી કેવા આધ્યાત્મિક પુરુષ છે, કેવા આધ્યાત્મિક ટોચે બેઠા છે, આવું કંઈ પૂછવા આવે, આમ પોતાનું કંઈ સ્ટેટસમાંથી તો કંઈક આમ હોય કે નહીં, કે આપણે તમને કે મને કોઈ સમજતું જ નથી, ત્રાસી જાય આપણે, આ માનસિક ત્રાસ છે. બાપા જે ભીડો બેઠે છે ને, આ માનસિક ભીડો છે, વિચાર કરો પોતાનું ક્યાં કેવું લેવલ છે. નિજાત્મનમ બ્રહ્મરૂપની વાત આપણે કરીએ છીએ અને પછી મારી બેગની તમે આશીર્વાદ આપો ને, મારે ટાલ પડી ગઈ છે, મારા બેબી સફેદ વસ્તુ ખાતી નથી, આમ આવા પ્રશ્નો બાપા પાસે પણ લાવી. છતાં પણ બાપાને જરાય એવું થતું નથી કે મારું જે લેવલ છે એના કરતાં મારે નીચે આવવું પડે છે. સાવ સામે આ ગુણાતીત સત્પુરુષને લક્ષણ છે. બાપા 2001 ની સાલમાં ત્યાં ફાર ઇસ્ટના દેશોમાંથી જઈ અને પાછા બોમ્બે આવ્યા. એવામાં એક યુવકે બાપાને પત્ર લખ્યો, અમદાવાદનો યુવક હતો. પત્રમાં શું લખેલું કે બાપા એક બહુ જ ખોટી વસ્તુ થઈ રહી છે. ખોટી વસ્તુ શું થઈ રહી છે કે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય લગ્ન કરવાના છે અને આ બહુ જ ખોટું થઈ રહ્યું છે. કેમ? કારણ કે મારાની સાથે લગ્ન કરવાના છે. આવો પત્ર એક યુવકે બાપાને લખ્યો. બાપાએ બે વાર વાંચ્યો, પહેલાં ખબર ના પડી કે આ કોણ છે, આ ખાન ભાઈ અને આ કોણ છે આ બેન. તો પછી બધી તપાસ કરી બધી, બાપાને ક્યાંથી ખબર આવી બધી. એટલે ભાઈ સંતને પછી એક પત્ર આપ્યો બાજુમાં. બાપા સંત કે સ્વામી આ પત્રનો જવાબ ના પડે ને, ગાંડો છે કે આનું કોણ સાંભળે. બાપા જે બોલે ને કે આનું, પેલા યુવકે કીધું કે આનું કોણ સાંભળે. બાપા કે ગુનાતીત સિવાય કોઈ ના સાંભળે. અને હકીકત છે કે આવા બધા પ્રસંગોમાં પણ સ્વામીશ્રી કેવું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. બાપાને આ છે ને આજે માર્ગદર્શન પૂરું પાડે છે, ગુનાતીત પણ જ છે એમનું. બાકી તો જે જીવનું જાણીને એ પોતે માર્ગદર્શન આપી શકે છે એ કોઈની તાકાત છે? જ્યારે કોઈ માણસ આપણી સામે આવે, આખી જિંદગી નિર્ણાયક પળોમાં આવીને ઊભો રહ્યો હોય કે સાહેબ મારે હવે આ બધો ધંધો અહીંયા બંધ કરીને પરદેશ જાઉં કે નહીં, એના માટે જીવનભરનો પ્રસંગ છે. આખી જિંદગી એને જે પણ કંઈ મહેનત કરી હોય, કમાણી કરી હોય અને એક પલના મૂકે છે ને, બાજુ બાજુ કેટલું મોટું રિસ્ક છે. સ્વામીશ્રીના એક વચન એ આ બાજુ કે આ બાજુ ફરવા માટે તૈયાર છે. એ વખતે કેટલો વિશ્વાસ હશે સામે. અને સાહેબા એ બરાબર એનું ભૂત ભવિષ્ય વર્તમાન કાળનું જાણીને, એનું જીવનું જાણીને એ પ્રમાણે માર્ગદર્શન આપતા હોય છે. એટલા માટે સાહેબ આપણે તમે આમ જો ને કે કેમ આને આમ વાત કરીને, કેમ આને વાત કરી. બાપા જીવનું જાણે છે. બે પ્રસંગ ઉપરાઉપરી બોમ્બેમાં આ વર્ષે થયા હતા. બાપા ત્યાં જોડી ઉત્સવ કરવા માટે ત્યાં ગયા હતા. પછી બાપાની મુલાકાતમાં 17 જાન્યુઆરીના પ્રસંગ છે. બે પ્રસંગ ઉપરાઉપરી એક સરખા થયા, સરખા કેસ આવ્યા, છતાં બાપાએ તદ્દન જુદું ત્યાં જુદો નિર્ણય આપે છે. એક હરિભક્ત આવ્યા, પોતાના 22-23 વર્ષના યુવાનને, એકદમ સ્માર્ટ છોકરો, બાપા આગળ ધડે છે અને કહે છે, બાપા કે આ નોકરીમાં નોકરી કરે છે તેને એક સાઉથ ઇન્ડિયન છોકરી સાથે હેટ થઈ ગયું છે અને છોકરીના મા બાપ માનતા નથી, હવે શું કરવું. છોકરો યુવાન છે, નોકરી કરે સાઉથ ઇન્ડિયન સાથે, એને પ્રેમ થઈ ગયો છે, હવે મા બાપ છોકરીના મા બાપ માનતા નથી, કરવું શું. બાપા કે મૂકી દઉં, પર નાતની અને બીજા પ્રદેશની છોકરીને આપણી સાથે ફાવે નહીં, તમારું સાચવે નહીં, મા બાપની સેવા ના કરે, માટે મા બાપ બે રાજી નથી એટલે આપણે વિઘ્ન આવશે, ભૂલી જાઓ. આવી સલાહ બાપા પેલા યુવકને આપે છે. તરત જ એની પાછળ જ બીજા હરિભક્ત આવે છે. નેક્સ્ટ, એબ્સોલ્યુટલી નેક્સ્ટ, સેમ રજૂઆત. બાપા પેલા હરિભક્ત કહે, સ્વામી આ મારો દીકરાને અહીં મરાઠી છોકરી સાથે હેત થયું છે, પેલી સાઉથ ઇન્ડિયન હતી, આ મરાઠી છે, મરાઠી છોકરી સાથે હેત થયું છે, સંસ્કારી છે, ઘર સારું છે, કુટુંબ પણ સારું છે, છોકરી પણ સારી છે, છોકરીની મા બાપ, છોકરીના મા બાપ અને છોકરીના મા અને સગા સંબંધી બધા રાજી છે, પણ એનો બાપ આડો પડ્યો છે, શું કરું. બાપા શું કહે છે કે તું રાહ જોજે, બાપ પણ સમજી જશે. છોકરાને હિંમત આપે છે કે તું, તને પ્રેમ છે ને, કે તું રાહ જોજે, બાપા સમજી જશે. આવા પણ કેટલાય પ્રસંગો બને છે બાપા પાસે. આવા તો કેટલાય પ્રસંગ આવે છે. આજે લવ મેરેજના ભાગી જાઓ, અહીંયા કરું ત્યાં કરું, કેટલા અંગ્રેજીમાં તો આમ ઢગલા બંધ, કીધું 50% અભ્યાસ ના આવતા હશે, બાકીના 30-40% આના જ આવતા હશે, આની સાથે પ્રેમ થયો, આની સાથે લફરું ચાલે છે. રિસ્સો ને આમ લવ લેટર હોય ને એવી રીતે બાપાને બધું રજૂઆત કે સ્વામી મારે અમે ફરવા ગયા હતા ત્યારે મને આવું કર્યું, પછી અમે અહીંયા ફરવા ગયા, પછી મારે બર્થડે પર આને આવું આપ્યું, આવું એ ટુ ઝેડ છોકરીઓ છોકરાઓ બાપાને બધું લખતા હોય, કેટલો વિશ્વાસ. અને બાપા પછી કે જ્યારે મા બાપ ના માનતા હોય ત્યારે બાપા કે તમારો પ્રેમ જો સાચો હોય તો તમારે શાંતિથી મા બાપને સમજાવવા, તમારો પ્રેમ સાચો હશે તો મા બાપ સમજી જશે. આવી સલાહ આપનારા પણ સ્વામીશ્રી છે, તમારો પ્રેમ જો સાચો હશે તો મા બાપ સમજી જશે, નહીં તો પછી ભગવાનની ઈચ્છા અને પછી આપણે અહીંયા ધારે ચાલુ. ક્યારેક તો બાપાએ અમુક તો જાત જાતની બધી સલાહ આપી છે. સાંઈ બાપા એટલા બધા મોડર્ન છે, એટલા લિબરલ છે, મોડર્ન કરતાં પણ લિબરલ, સમજી છે કે અત્યારે બાળકોની માનસિક પરિસ્થિતિ કેવી હોય છે, યુવકોની કઈ પરિસ્થિતિ હોય છે. પોતે તો આમ બહુ જૂની રીત પ્રમાણે ચાલનાર પુરુષ અને એનો આગ્રહ પણ રાખનારા સંતો માટે પણ ખાસ, પણ જ્યારે આવા કંઈક પ્રશ્ન આવે તો એકદમ પોતે દરેકનું મન સાચવીને, મા બાપનું પણ સાચવીને, એનું ભવિષ્યનું પણ સાચવીને, એના ભવિષ્યના છોકરાનું પણ સાચવીને એ બધી રીતે બાપા પોતે સલાહ આપી શકતા હોય છે. બીજા પણ કેટલાક પ્રસંગો છે એ આપણે હવે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મનું ક્યારે દર્શન થવાના હતા? એ બ્રહ્માંડમાં એક વખત આવે અને એવો જોગ થઈ ગયો કે મહારાજનું આવવું અને આપણે આપણો જન્મ થયો અને એ રીતે ભગવાનનો સંબંધ થયો. બાકી ભગવાન તો ક્યારે આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા નથી. વર્ષો અનંત કલ્પ વીતી ગયા તો એ ભગવાન આવે એવા નહોતા. પણ આપણા સદભાગ્ય, બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણે મહારાજના વખતમાં આપણે આવ્યા. મહારાજ અને ગુણાતીત પરંપરા એ બધા એક જ છે. તે આપણે એમાં પધારી મહારાજ. આપણે ગમે એટલું વિનંતી કરીએ, ગમે આખા અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો આરાધના કરે, મહારાજ પધારો પધારો, તોય મહારાજ આવે એવા નહોતા. પણ તોય આપણા કેવા મોટા ભાગ્ય કહેવાય કે આપણે આ મહારાજના મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા અને એમને કૃપા કરી છે. આપણી બધી વિનંતી, અનંત કોટી બ્રહ્માંડના જીવોની વિનંતી કે ભગવાન પધારે એવા નહોતા, પણ ભગવાને સ્વયં કૃપા કરી અને આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપણે દર્શન દીધા બધું અને એમને ચરિત્ર કર્યા. ચરિત્ર વિસ્તાર અન્ય ગ્રંથોમાં પણ છે અને આપણને સુખ આપ્યું. આપણા જેવા થયા આપણે, નહીં તો ભગવાન ક્યાં કીડી ને ક્યાં હાથી કોઈ રીતે મેળ ખાય એવા નહોતા. પણ એમને જાતે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું અને બધું આ વાત આગળ ચાલી અને આપણે કેટલા મોટા ભાગે, ખરેખર એવા મોટા ભાગે કહેવાય. પણ જો શ્રીજી મહારાજ આપ બધી અહીં પધાર્યા, અનંત લીલાઓ કરી, આ ગઢડામાં કેટલું બધું કર્યું છે, પાર આવ્યો નથી એટલું બધું સુખ આપ્યું છે. અને દાદા ખચર જેવા, જીવા ખચર જેવા ભક્તો, ઉત્તમ ભક્તો હતા, એમને લીધે મહારાજ આવ્યા. મહારાજ કંઈક આવે એ કોઈ રીતે આવે એવા નહોતા. પણ મહારાજે કહ્યું કે એમના પ્રેમી ભક્ત હોય એને કારણે મહારાજ પધારે છે. અને જો એકવાર અકબર ને બીરબલ બે હતા, તો અકબરે કહ્યું કે ભગવાન તમારા અલ્લાહ કોઈ રીતે અહીં આવે નહીં. પણ કંઈક આવે કેમ ના આવે, અને એમને બધું આયોજન કર્યું અને નૌકા વિહારમાં જતા હતા. અને તે વખતે આપણે એના કુંવર જેવું પુત્ર બનાવેલું અને નદીમાં નાખી દીધું. એકદમ અકબર કોઈને પૂછ્યા ગાચ્યા વગર, કોઈ પ્રોટોકોલ કંઈ બાજુમાં મૂકીને એ પોતે કૂદકો માર્યો અને પછી દેખે કે એ તો પુતળું હતું. પછી બહાર આવ્યા અને મહારાજે વાત કરી અને અકબર બાદશાહે વાત કરી કે મને કેમ છેતર્યો, કેમ બધું આ બધું. તો મહારાજ બીરબલે વાત કરી કે તમે કહેતા હતા ને કે ભગવાન આવે, એ પણ એમના લાડીલા ભક્તો હોય એના માટે આપે. જેમ તમે કૂદકો માર્યો તો અમે બધા હતા લઠ્ઠા જેવા, પણ તો કોઈને પૂછ્યા ગાછ્યા આગળ તમે પોતે ડાઈવ મારી. એટલે ભગવાન જે જીવા ખાચર, દાદા ખાચર, દાદા ખાચર પરમ ભક્ત, એમની કેટલી બધી કસોટીઓ થઈ છે બધું, પણ એમાંથી પાર પડ્યા છે. નિષ્કલંક, નિર્વિવાદ, કોઈ રીતે કંઈ ખામી આવે એમ નતા એવા ભક્ત હતા. એટલે મહારાજ 30 વર્ષ રહ્યા આ ગઢડામાં. એનું કારણ જ દાદા ખાચરનો પ્રેમ, એમની ભક્તિ, એમનું સમર્પણ, એમનું બધું જે હતું એને લીધે મહારાજ પધાર્યા. એટલે આ તો બધું થયું. આપણે હવે આપણે શું કરવાનું છે? આપણે આ જે શ્રીજી મહારાજે આપેલા આદેશ, એમના બધા આપેલા નિયમ, એ પ્રમાણે આપણે વર્તવાનું છે, દ્રઢપણે વર્તવાનું છે. અને બસ શ્રીજીમાં જો મહારાજે કહ્યું કે નિશ્ચયને નિયમ હોય તો કોઈ તમને આડા આવે નહીં, અક્ષરધામ સુધી ચાલ્યા જાઓ. એટલે નિશ્ચય તો છે આપણને બધી, અને દ્રઢ નિશ્ચય પણ છે, પણ નિયમમાં જરાક દ્રઢતા રાખવી પડે. નિયમમાં સારધાર દ્રઢતા રહે એને મહારાજે જ ભક્ત કયા છે, એકાંતિક ભક્તો કયા છે. અને એવા એકાંતિક ભક્તો પણ ઘણા બધા મહારાજના વખતમાં હતા, આજે પણ છે. એટલે એવા ભક્તો પણ આપણને ગાઈડલાઈન આપે છે કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે શું કરવું, એ અને બધા બધા સાત સાધનો બધા આપણને છે. એટલે આપણા માટે તો સહેલું છે કે આપણે એમના ચીલે ચાલ્યા જઈએ, એકાંતિક ભક્તોના ચીલે ચાલ્યા જઈએ. એ આપણને માર્ગદર્શન ખરેખર આપે છે. અને મોટી બહુ બહુ મોટી કૃપા ભગવાન પધાર્યા. કોઈ રીતે આવવાના નહોતા ભગવાન, કોઈ રીતે પણ આયા, અને સ્વયં આયા, અને મનુષ્ય રીતે કર્યું, અને આપણને બધાને કેટલા બધા લાભ આપ્યો. અને આપણે ભક્તિ કરે જ રાખો, કરે જ રાખો, એવી બધી મહારાજે ગોઠવણ કરી, આયોજન કર્યું. અને એમાં આપણે ભરી જઈએ, ભગવાનનો ખૂબ આભાર માનીએ. ભગવાન અહીં પધાર્યા એ એમનો આભાર માની, ક્યાં મહારાજ, ક્યાં આપણે માયામાં ખતપતતા હતા, માન, ઈર્ષ્યા, ક્રોધ એમાંથી બહાર કાઢ્યા, પણ ઉચકીને અને ભક્તિના ફલકમાં મૂકી દીધા. અને આપણે નિરાંતે એક દ્રઢ નિશ્ચય રાખો, દ્રઢ નિશ્ચય ભગવાન છે, સાચા છે, અને એ જ બધું કરે છે, કરતા છે, હરતા છે, એ બધું એમના વિશે એવું ભાવનું કલ્પીને. અને મહારાજ જે આપણે નિયમ આપ્યા છે એમાં રહીએ, અને એ જ પ્રાર્થના.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત જો આ બાળકો ધાણી ફૂટે એવી રીતે મુખપાઠ કરે, એક પણ ભૂલ નહીં, કોઈ ભૂલો ના કાઢી શકે, એ કડકડાટ જવા દે, એ સિદ્ધિ છે. અને આ તો આ જમાનામાં બીજું ત્રીજું હોય એની બદલે આમાં દ્રષ્ટિ પહોંચે, અને મુહૂર્ત કડકડાટ એક પક્કડ કેવી હોય. આ શબ્દો વિજાતી છે, એ ઘરેલું નથી, પણ તો એ બધા બાળકો ધન્યવાદ આપવામાં આવે છે. આપણને કથા વાર્તા અખાડો જામ્યો છે. આપણે તમે જો બાળકોને સાંભળો ને તો આપણને કંઈ બાકી ના રહે, એ બધું ક્રમ બાય ક્રમ બધે બધું કવર કરી લે છે. વચનામૃત મધ્યનું 37મું, સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ હરે. સંવત 880ના ભાદરવાદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા કચ્છના દરબારમાં આથમને દ્વારોરાણી અસરીએ વિરાજમાન હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે, જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ તેને જોર ચાલે નહીં માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય, તે શે ઉપાય કહીને ટળે. આપણે પ્રકૃતિ એટલે સ્વભાવ ટાળવા બહુ મુશ્કેલ છે. મારે ગીતામાં કહ્યું છે જ્ઞાનીને પણ, જ્ઞાની પણ બધે એના ધર્મ નિયમમાં બધું રહેતો હોય, ચુસ્ત પણ રહેતો હોય, પણ તોય પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ રાખે, એ બહુ મુશ્કેલ છે. પહેલાં તો પ્રકૃતિ શું છે એ ઓળખવું મુશ્કેલ છે. પોપટનું બચ્ચું હતું એ બિલાડી કે અને પોપટ એનો બાપ કે બિલ્લી આવી તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. બિલાડી આવી પાસે આવી ગરું મચેડું નાખે, પણ જો બિલ્લી આવે તો ભાગે, પણ એને ખબર નથી બિલ્લી બિલ્લી શું કોણ છે અને કેવું ખતરનાક છે પોપટ માટે, એ બધું ખબર નથી. મોત પામ્યું. એવી રીતે આપણે આ પ્રકૃતિ સ્વભાવ એ જ તો સ્વભાવમાં જ રહીને વાત કરતો હોય, પછી પછી ક્યાં બીજી વાત. માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે. પછી સર્વે જે પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે એ સ્વભાવ મુકાયા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ અને ઉપદેશના કરનારી ઉપર સાંભળનારી અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માને, હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. એટલે એક તો સત્પુરુષ જોઈએ જેને બધું સમગ્રપણે જ્ઞાન હોય, એ સત્પુરુષ. બીજા થોડા ન્યૂન હોય તો પણ ના ચાલે. મારે કહ્યું કે ગુણાતીતાન સ્વામી કહ્યું કે બધું જ ગુણે હોય, નહીં તો જેમાં જે જે ગુણ હોય એ જ ગુણ આવે, બીજા ગુણ ના આવે. એટલે સત્પુરુષ, સત્પુરુષની વાત, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ બધું જ હોય જેમાં, એનો એની વાત છે. તો એમાં દ્રઢ વિશ્વાસ હોવું જોઈએ. આ વિશ્વાસે તો રેતીમાં વાણ ચાલે એવું કહેવાય. અને આ આખું સંસાર બધું વિશ્વાસ જ ચાલે છે. વિશ્વાસ ના હોય જે સોદો થાય નહીં, પડી ભાંગે. વિશ્વાસ જ છે, વિશ્વાસમાં મોટું કામ છે. અંદર અંદર ભાઈઓમાં વિશ્વાસ હોય તો જ કામ ચાલે, નહીં તો બીજું ત્રીજું ફંટાય, બીજું ત્રીજું થાય. એટલે એક તો પહેલાં જે સ્વભાવ મુકાવ્યા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, એકાંતિક ભક્ત જે ઉપદેશ કરતા હોય એની વાત છે. તો એમાં એના વચનને વિશે અતિશય વિશ્વાસ, વિશ્વાસ નહીં અતિશય વિશ્વાસ હોય કે મારું સારું જ કરશે, એ ગમે એમ કહેશે, ગમે એમ વર્તાવશે, તો મારું સારું જ કરશે એવો વિશ્વાસ હોય. તો વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનાર અતિશય પ્રીતિ હોય, પછી સામે બુઠ્ઠો હોય તો કાંઈ કામ ન કરે, એને પણ સત્પુરુષનો મહિમા સમજ્યો હોય તો એને અતિશય પ્રીતિ થાય સત્પુરુષ. અહીં તો જરાય વિશ્વાસમાં ઓછો હોય એટલે કામ ના થાય. અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે. હવે ત્યાં બધી બધું છૂટી જાય, આપણે બધા ગમે એટલું બધું હોય ને, અહીંયા સાંભળનાર પ્રીતિ ના હોય અને એના વચન વિશે દ્રઢ વિશ્વાસ ના હોય તો કામ ના થાય. અને આપણે બધાને આ જ ખામી છે. સત્પુરુષ યોગી પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, બધા ભગતજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, એ બધાએ ઉપદેશ તો કર્યો છે, પણ પ્રીતિમાં જે પોતા ઉપર આવે ને ત્યારે પ્રીતિ ગમે એ હોય તો ટળી જાય. મને કેમ કહ્યું, મારો શોક વાગ અને એ બધા, એ બધું કચરપટ્ટી જીમાં ભરેલી હોય એ બધી બહાર નીકળે તો બધી પ્રીતિ તૂટી જાય. પ્રીતિ હોય તો તૂટી જાય, ધડાક દઈને તૂટી જાય, વાર ના લાગે. અને વચન, એને વચનમાં વિશ્વાસ હોય તો પ્રીતિ સામે પ્રીતિ હોવી જોઈએ, નહીં તો પોતા ઉપર આવે તો બધું છક્કા છૂટી જાય. એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ હોય, અતિશય વિશ્વાસ કે અમારું ભલું જ કરે છે, એ ગમે કઠણ વચન કે બધું, પણ મારું સારું જ કરે છે, પરમ હિત હિત મારું પરમ હિતકારી છે, એ મારું ભલું જ કરશે, મને ધામમાં અમારું નિશાન જે રોપ્યું છે એ પહોંચાડશે, એ બધું દ્રઢ વિશ્વાસ હોય. પહેલાં તો ખપ જોઈએ, ખપ હોય ને તો આગળ કામ થાય, નહીં તો આવન જાવન બધું ચાલ્યા જ કરશે અને ચાલતું જ રહેશે. પણ ખપ હોય, એ મુક્તાન સ્વામીને ખપ હતું, ગમે એટલું બધું એને ઘણી કસોટી થઈ પણ પાર પડ્યા મુક્તાન સ્વામી. એટલે એવી રીતે ને પહેલાં ખપ જોઈએ કે મારે આ મોક્ષ કરવો છે, વાત સમજવી પડે કે આ મોક્ષ શું છે, આ સત્પુરુષ મને કહીને શું કહેવા માગે છે, એ બધી વાત આવે તો આગળ વાત ચાલે. જે સ્વભાવ મૂક્યા સર્વ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અતિશય વિશ્વાસ નહીં અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશતા કરનારાની ઉપર પહેલાં તો ખપ જોઈએ, ખપ ના હોય તો કાંઈ કામ ના રહે. તો બધું સમજતા બધું હોય તો કામમાં ના આવે. ખપ, મારે શું કરવાનું છે, આ જન્મ લઈને મનુષ્ય દેહ ધારણ કરીને મારે શું શું કરવાનું છે એ સ્પષ્ટ હોય પછી ખપ જાગે, અને પછી સુધી પછી સત્પુરુષ કામમાં આવે. ને ઉપદેશના કરનાર ઉપર સાંભળનારે અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે પછી કામ થાય, ગમેલા દુઃખીને વચન કે નહીં તો એ જ કહે નહીં, સત્પુરુષ જ કહે નહીં, જાણે કે આ દુખાઈ જશે અને એને પાછો પડશે એવી બધી વાત એ જ કહે નહીં. એ ધીમે ધીમે આ સત્પુરુષ આગળ વધારે ખરા તો પણ ગતિ ધીમી થાય, કીડીની ગતિ. એ તમારે જેવો ખપ હોય એ રીતે સત્પુરુષ વર્તે વર્તાવે, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન. અહીંયા બધી ગોથા ખાઈએ છીએ, એક તો ખપ નથી અને પછી આપણે કંઈ સત્સંગમાં પૂર્ણા ભારે સંસ્કાર છે તો આ સત્સંગ મળ્યો છે એ તો વાત સાચી, નહીં તો જેવા તેવાને સત્સંગ થાય નહીં. તમે ગમે એટલા પકડીને લાવીને પણ એના સંસ્કાર ના હોય ને એ સત્સંગ થાય જ નહીં, એ આવન જવાન થયા કરે. એટલે આપણા નસીબદાર છીએ, આપણે શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખમાં ઓળખાણ થઈ, બહુ નસીબદાર કે આપણે. એટલે અને ગમે વાત હોય એમને ચીટકી રહે વર્ગી રહે એટલું તો આપણે ખરું, એની તો ચીટકવામાં સત્પુરુષ કઠણ વચન કે ને ત્યારે બધી ગડબડ થઈ જાય છે. પણ એ કરે જ નહીં સત્પુરુષ, જાણે છે કીડીને કણ હાથીને મણ એ રીતે વર્તે છે. યોગી આપણા કેટલા સાચા છે, અમે એમની ભેગા રહેતા તે યોગી આપા ગોંડલ હતા, અને એક યુવક સિનેમા જોઈને આવ્યો યોગી આપાની હાજરીમાં, કેવું કહે. પંતાય સ્વામીએ કંઈ ઠપકો આપ્યો નહીં, બધું પ્રેમથી એને સમજાવીને સાચી વાત કરી. એટલે આપણને બધી કેટલી ગડબડ હોય તો આપણને સાચવે છે એ સત્પુરુષને, એમનું એ સ્વભાવનું પ્રધાનપણું છે. એ તમે જે સત્પુરુષના યોગમાં ગમે હોય એ સાચી જ લે, તમે ગમે એ તોફાન કરો પછી તમે સાચી જ લે. ખોલ ખાલી એને ચીટકું રહે પડે, છોડે નહીં તો આપણે સચવાઈ જઈએ અને મોક્ષ થાય. આ મોક્ષની દુકાન છે, બીજું બધું કંઈ જે યોગી આપણે એ તો આ નસીબમાં લોટરી ખોલવાની હોય ને નસીબમાં, પણ તો એ ખુલે નહીં. આ સત્સંગ છે, સત્સંગમાં એ અવરે માર્ગે તો એ ચડાવે નહીં. એ ખાસ બધું સમજો કે તારે લોટરી હાથમાં લાગવાની હોય જ્યોતિષે કહ્યું તો નહીં લાગે. આ દુકાન જુદી છે, આ મોક્ષની દુકાન છે. અને ઉપદેશનો કરનાર હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે પછી બધું કામમાં આવે તો પણ તેને હિતકારી જ માનતો થાય, હિતકારી જ માનતો જાય. સૌરું જ પડે, સૌ બધું સત્પુરુષ ગમે એવું કે સૌરું જ પડે. પહેલાં તો ખપ ખપની વાત છે, ખપ વિના બધું કાંઈ બને નહીં. તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષ મળ્યા વિના અને જે જીવ સાથે જડાયેલી પ્રકૃતિ હોય એ કોઈ રીતે જાય નહીં જાય, એ પણ જતી રહે. એવા એવા સત્પુરુષ મળવા જોઈએ તો તમારે બધું કાઢી નાખે. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય અને પરમેશ્વર તથા સત્પુરુષથી સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કે, આ બધી તૈયારી હોવી જોઈએ હવે બધી, તો પણ કોઈ રીતે દુખાવો નહીં ને કહેનારાનો ગુણ જ લેવો, નહીં તો બધું કહેતો એ અવરું પડે કદાચ કે મને મારામાં શું વાંક છે, મને કે કરે બીજાને કહેતા નથી એ બધું મનમાં કોઈ રીતે ફણગો ફૂટે ને તો બધું તમારું કર્યું કર્યું દૂરમાં થઈ જાય. એટલે મહારાજે કહ્યું કે સત્પુરુષે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કે તો પણ કોઈ તે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એ પ્રકૃતિ હોય તો પણ તે ટળી જાય છે, એટલે કામ થઈ જાય. એટલે આપણને એવા સત્પુરુષ મળ્યા છે, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સાહેબમાં, એટલે આપણે તો કામ થઈ ગયું છે. આપણે બસ એનો વર્ગ્યા રહેવું એટલું જ. એટલી વચનામૃતમ એવી રીતે મધ્યનું સારું થયું વચનાર્થ.

કરારામાં શ્રી હરિએ મુક્તમુનિ અને બ્રહ્મમુનિને વાત કરતા કહ્યું, મુક્તાન સ્વામી અને બ્રહ્માન સ્વામી એમને વાત કરી, સ્પેશિયલ બોલાવીને શું વાત કરી, શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. એટલે અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાન સામે હોય તો મેર પડે, નહીં તો ભગવાન સામે હોય તો ભેગા રમતા હોય તો ઉત્તાપ ના મટે. એટલે અંતરમાં જે ઠંડક રહી જોઈએ ના રહે, અથવા ચડ ઉતર થાય. એટલે ટૂંકમાં જો એક તો ઉપાસના હોય અને નિર્વાસનિક હોય, બીજી કોઈ ઈચ્છા ના રહે ભગવાન સિવાય, તો એ શુદ્ધ થવું કહેવાય. નિર્વાસનિક, બીજે કંઈ વાસના હોય તો એ અશુદ્ધિ રહે. અને પછી નિયમમાં સહેલાઈથી વર્તે અને બ્રેક ન મારી પડે, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, બધી બ્રેક સહેજે, બ્રેક માર્યા વગર ગાડી સ્ટોપ થઈ જાય, ઉપડે એવું. એટલે એ રીતે ધર્મ નિયમ પરાયા એ છે ને. ભગવાનનો પ્રતાપ અતિશય સમજાય તો બધું એને વર્તવાનું મન થાય, ખેંચતાણ ના થાય, અને સહેજે વર્તવાનું મન થાય, અને વર્તન જ જીવન, અને એ રીતે વર્તું એ જ જીવન. આવું થાય શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. વિશ્વાસ મોટી વાત છે. ભગવાનમાં આપણે છાને છાને અંદર નાસ્તિક ભાવ રહે તો બધું નીકળી જાય, અને દ્રઢ વિશ્વાસ આવી જાય. મહારાજે છેલ્લાના 14માં પણ કહ્યું, એક વિશ્વાસું છે અને એક પોતાની બુદ્ધિમાં બેસે એ રીતે કરે, બેમાં શ્રેષ્ઠ કોણ છે? મારે વિશ્વાસું. અને પછી દ્રષ્ટાંત આપ્યું, જેમ રામના વખતમાં રામ ભગવાને વાત કરી કે જે મારો વિશ્વાસ રહેશે એ બધાને હું ધામમાં મોકલી દઈશ, વૈકુંઠ ધામ. એટલે વિશ્વાસ બહુ મોટી વાત છે. ખરેખર જો વિશ્વાસ આપણને આવી જાય ને કામ થઈ જાય. પણ વિશ્વાસ આવતા કંઈક બુદ્ધિ નડે છે, બુદ્ધિ કંઈ કામ કરે છે. એટલે બુદ્ધિને તાબે રહીએ આપણે બધું બગડે. બુદ્ધિને બાજુ મૂકવું પડે. એકવાર ભગવાનને જોયા, સંતને જોયા, પછી બુદ્ધિનું કામ નહીં, પછી દખલ કરે બુદ્ધિ. એવું છે, પહેલાં જરૂર પડે, આમાં સાર અસાર અને બધું જોવું પડે. આમ નહીં તો બધા, જો બુદ્ધિ ના હોય ને તો દોડી સંત હોય એ પોતે ખપી જાય, અને સાચા થઈને અને બધું ધામધૂમ કરે. પણ બુદ્ધિ થોડીક જરૂર ખરી શરૂઆતમાં, પછી થઈ જાય પછી વિશ્વાસ. અંગ્રેજીમાં વાત કરી છે કે
belief. Belief is extension of reason. Belief is extension of reason. એટલે જ્યાં બુદ્ધિ કામ ન કરે ને પછી વિશ્વાસ આવે, તે વિશ્વાસ એ ભગવાનની કૃપા હોય તો વિશ્વાસ આવે. વિશ્વાસ એ બધું ભગવાનનું જ છે જોવા જઈએ તો. પણ એવા આપણે પાત્ર થઈએ, નિર્દોષ થઈએ, ભગવાનની નજરમાં આવીએ એવા થઈએ, કામ થઈએ. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટતો નથી. ખપ એટલે, ખપ એટલે શું? આગળ આગળ વધવાની રે, સ્ટેબલ ના રહે, આગળ આગળ વધતું. મહારાજે કહ્યું મુક્તાન સ્વામી અને સુખમુનિને કે અમે જે દિવસથી આવ્યા તે દિવસે ચડતો ને ચડતો રંગ રહ્યો છે. એટલે ખપ કહેવાય કે આગળ ને આગળ આગળ, નો સ્ટોપેજ, હોલ્ટ નહીં, પોઝ નહીં, એડવાન્સ, બસ ચલ ચાલ ચાલતો જ રહે. ખપમાં પોઝ આવે તો એને બગડે, બીજું બધું ઘૂસી જાય અને કાંઈ ના આવવું જોઈએ. નો પોઝ, નો સ્ટોપેજ, નો ટર્ન બેક, આગળ ને આગળ. સિંહ છે ને, સિંહ જ્યારે આવે એડવાન્સ કરે તમારા બાજુ, પછી કોઈ જુએ નહીં, એને બુલેટ ને તોપો ને મારો હોય તો આગળ આવે, એ પાછો ના વળે. એને બીજા બધા પ્રાણી, બધા પ્રાણી આમ જરા ટર્ન બેક રહે, સિંહ છે સામો જ જાયા કરે. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ અટક્યા જ નહીં, ફોરવર્ડ માર્ચ, ઉપાસના બાબતમાં નો સ્ટોપેજ, નો પોઝ, નથિંગ, એવી રીતે કર્યું છે. એટલે ટૂંકમાં ખપ અને વિશ્વાસ. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટ થતો નથી. વૈરાગ પ્રગટ થાય પણ ટોપા ટેડા, એ પ્રગટ પ્રગટ પ્રગટ થાય ને મટી જાય ને થાય ને એવું બધું. પણ શુદ્ધ વૈરાગ, શુદ્ધ પ્યોર વૈરાગ એ ખપ અને વિશ્વાસ વગર પ્રગટતો નથી. જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, સીધીમાં કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ, તેની સંભાળ અમે લઈએ છીએ, તેના સુખે સુખી રહીએ છીએ અને તેના દુઃખે દુઃખી થઈએ છીએ. એકમેક થઈ ગયા, વન બોડી. એટલે હવે વ્યક્તિ સંત હોય, હરિભક્ત હોય, ગમે હોય, પણ આવા લક્ષણ હોય મહારાજ એકમેક થઈ ગયા. ઇંગોરામ ગામ સુધી કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે. વિશ્વાસ છે ને બહુ મોટી વાત છે. વિશ્વાસે રેતીમાં વહન ચાલે. ઇઝ ઇટ પોસિબલ? રેતીમાં, સેન્ડમાં શિપ જાય, પણ વિશ્વાસ હોય તો જાય. મહારાજે કહ્યું ઇટ ઇઝ સો ઇઝી. જેને મારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આપણે આજ કહ્યું આપણે અનંત જન્મ લીધા, અનંત જન્મ લીધા,
કોઈ સગાવાલા સ્થિર આપણે જે સગાવાલા હોય આ જન્મના હોય એ આ વખતે જન્મે બધા ભેગા થવાના છે કોઈ ક્યાંય કોઈ ક્યાંય ક્યાંય એટલે એવી રીતે અનંત જન્મ થયા છે અને માં હોય દીકરી બને દીકરી હોય મામી દાદા બને દાદી બને એ બધું ઉલટ સુલટ પુલટ અને પુરુષના દેહ હર હંમેશ ભલે નહીં સ્ત્રીના દેહ પણ ભલે શ્રીજી મહારાજે વાત કરી કે જેટલા જગતમાં પુરુષ છે એ મેં ધણી કર્યા છે અને સ્ત્રીના દેહ ધરીને જેટલા પુરુષ છે એને પરણ્યા છે એટલે ઉલટ સુલટ પુલટ બધું ધામધૂમ થઈ ચૂકે પણ મેળ પડ્યો નથી આપણે પગમાં જોડા નહીં ને એવા ને એવા કોરા કાટ રહ્યા છે એટલે વિષયના ભૂખ્યા વિષયના તરસ્યા એ છે એમાંથી ઊંચા આવતા છે અને મહારાજ કે જ્યાં સુધી વિષય છે ત્યાંથી ભગવાનમાં જોડાણ કાચું છે જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ એટલે આપણે એમાં ડૂબકી ના મારવી વિષયમાં જે છે એ બધું આમ લૂછી નાખવાનું અને ડૂબકી ના મારવી એટલે વિષય હરિભક્ત જે મારે વડતાલના 19માં વાત કરી

to ye e una ji ye ele jem che che u te u jem te me u chala ile e nishani shani tamara me a sathe bane ni nishani જેને મારો દ્રઢ વિશ્વાસ છે અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આવા વ્યક્તિ આવા ભક્ત હોય એની ચિંતા મહારાજ કરે છે, તેની સંભાળ અમે લઈએ છીએ, તેના સુખે સુખિયા દુઃખે દુખિયા થઈએ છીએ. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. અત્યારે તો આપણે બધા એર કન્ડિશન બધું છે, બધું સારું છે, બધું ખાઈએ છીએ, પચીએ છીએ, પચી જાય છે આમ એટલે ઓલ રાઈટ એવરીવેર. પણ મહારાજ કહે કે સારો નરસો હરિભક્ત ક્યારે પરખાય, ક્યારે સારો નરસો. અરે આપણે ઓર્ડિનરી લેંગ્વેજની વાત નથી, સારો હોય પણ ભૂંડો હોય સ્પિરિચ્યુઅલી એટલે એ વાત નથી. સારો નરસો મહારાજે કહ્યું કે હરિ સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. બધી ડિફિકલ્ટીઝ આવે બને ચારે બાજુથી અને તને સ્થિર રહે ડગે નહીં એ હરિભક્ત સારો છે એમ કહે. પણ એક આપણે તો જરાક ત્રીજી લાઈનમાં બેઠા હોઈએ અને તમને આગળ લાવે અને આગળને ત્રીજી લાઈનમાં બેસાડે શું થાય, ધડાધડી થર્ડ વર્લ્ડ વોર ધડાધડી થાય. એટલે એમાં સ્થિર ગમે ત્યાં બેસાડ. આપણે જો ભગતજી મહારાજ 100 વખત ઉઠાડ્યા, જમતી વખતે 100 વખત ઉઠાડ્યા તો જમી લીધું, આપણે 1 વખત ઉઠાડ્યો તો એક જ વખત ગાડી મારી મૂકીએ બીજા સ્ટેટમાં જતા રહીએ. એટલું બધું થાય કે આમાં આ શું થયું ગયું, શું થઈ ગયું મને અને પોતાના મારે એવું કહે તો જે આપણે કેટલા ડિસ્ટર્બ થઈએ, કેટલા ડિસ્ટર્બ. તો આ સારો નરસિંહ ભગત આ રીતે ઓળખાય કે ગમે વિપત્તિ આવે, ગમે ડિફિકલ્ટીઝ આવે, ગમે કોઈ પણ પ્રકારની, પણ એમાં સ્થિર રહે, સ્ટેબલ રહે એકદમ કાંઈ નહીં. તો એ મહારાજ એને એ હરિભક્ત ગમે છે મહારાજ. લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે પણ સત્સંગની મોટાઈ જુદી છે. આ લોકોમાં બધી મોટી બધી હોય તો સ્વાભાવિક છે, ઇટ ઇઝ નેચરલ, એ હોય બધું. પણ સત્સંગની મોટી જુદી છે. અહીં દાસનો દાસ થાય, બીજાનો મહિમા સમજે, પોતાના દોષ જુએ એ મોટી છે. સત્સંગમાં એવાની મોટી છે. અને લોકમાં તો આમ આમ વધારે એ મોટે છે જેટલું બધું કરે. એટલે ઈગો ઈગોઇસ્ટ બસ પોતાને માન જોઈએ અને હોય છે. જે વ્યવહારિક દ્રષ્ટિવાળો હોય અને સહેજે જ માનની ઈચ્છા રહ્યા કરે એ આ સત્સંગમાં આખું જુદું છે. બીજાને માન આપે, બીજાને માન આપે, બીજા સર.

તો ઈચ્છે નહીં. જો પ્રમુખ સાહેબ મારાની આ ખૂબી હતી. હવે સ્વામી બાપાનો મહિમા કહેવા જઈએ ને કોઈને, એ મંડી પડે. અમારો મહિમા કહેવા પોતાનું ટાળી જ લાગે, આ બધું કરે. અમે ગમે જ નહીં પોતાનો મહિમા. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. લોક વ્યવહારની મોટી લોકમાં શોભાડે, પણ સત્સંગની મોટી જુદી છે. નિર્માની થઈને સંતને દિન આધીન રહે તેની સત્સંગ મોટક છે. એક તો નિર્માની થઈને 24 કલાક નિર્માની ઇન એવરી ફિલ્ડ એવરીવેર એની મોમેન્ટ બધું નિર્માનીપણે રહેવું. અને એટલા ઘણી વખત આપણે સ્ટેબલ રહીએ સ્થિર, અને જરાક આપણને કટાક્ષ કરે ઓઠ ભીડીને, તે વખતે આપણે કદાચ ના કરીએ પણ પાછળથી એને ઊંધો જ પાડીએ. નિર્માની થઈને સંતને દિનાધીન રહે તેની સત્વ મોટક છે. એટલે પ્રમુખ સાંઈ મહારાજ યોગી આપા એમને દિનાધીન રહીને, નિર્માની થઈને દિનાધીન તેની સત્સંગમાં મોટક છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી. બહુ મોટી કલમ છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી. ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલી મોટી પ્રાપ્તિ! ભગવાનનું ધાર્યું કરે ત્યાં ભગવાનના જેવા ગુણ આવે છે. ઓલ રાઈટ નહીં, સો સો નહીં, ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલું મોટી પ્રાપ્તિ! યોગી બાપા અમને પહેલાં પહેલાં યુવક તરીકે આવ્યા હતા તો એક પંક્તિ ગોખાયેલી, મેલ મન તાણ ગ્રહે ગુરુ વચન દેવનું, મન મત થઈને તું કોટી સાધન કરે તો સદગુરુ શબ્દ વિના સર્વે કાચો. એટલે કરોડો સાધન કરે પણ મન ધાર્યું કરે ત્યાં બધું કેન્સલ. તમને લાગે બહુ મેં કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બધું કેન્સલ. ભગવાનનું ધાર્યું કરે, ભગવાનની બાજુ ઢળે, ભગવાન ઇન્ક્લાઇન ટુ ગોડ, ભગવાનની બાજુ ઢળે અને ભગવાન જેમ મરજી હોય. મુક્તાન સંયુક્તમાંથી કહું, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. ભગવાનને ગમીએ, લોકોને ગમે એવા નહીં, આપણે લોકોને ગમે એવા થઈએ છીએ. વૃત્તિ રહે છે દાન, લોકોને કેમ ગમીએ એમ. ભગવાન તો છે જ, એવું ભગવાન ક્યાં જવાના છે એવું. પછી ભગવાનને ગમીએ એવા થવું છે. એટલે આ મોટી સત્સંગની મોટી આ છે. આપણે દુનિયાથી રીત જગત છે ન્યારી, બધું ઊંધું થાય અને એમાં શાંતિ રહેતો. ખાલી મિલિટરી ફોર્સ નહીં, તમને શાંતિ રહે અનુભવ, તમે કોઈનો અભાવ ના આવે જો તમને શાંતિ રહેશે. જો કોઈનો અભાવ આવ્યા કરે, રહ્યા કરે, આમ છે આમ છે, શાંતિ ન થાય. કોઈનો બધા નહીં રહે. યોગી બાપા કહે કે સત્સંગમાં દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. આપણે સેવામાં જ માનીએ, એ તો ફિઝિકલી છે, એ કરવું પડે. પણ મહારાજે કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે.
બધા નિર્દોષ છે. ભેંસના શિંગડા ભેંસને ભરે આપણે શું માથે માથે લઈને ફર્યા કરીએ અને આવું થાય. બધા નિર્દોષ છે એમ માનીને મજા કરો, એકદમ લીલા લહેર કરો, બધા આમ આમ આમ આમ કરે તો એ તમને જ ચોટે છે. એવું છે. સાચા કેવી રીતે ઓળખવા? સાચા ખોટા એટલે રૂપિયા સિક્કા એમાં તો બધા ઓળખાય, પણ વ્યક્તિમાં ઓળખાય. પણ સંત સાચા ખોટા બહુ પ્રસન્ન થાય તો ઓળખાય, પણ એકદમ એટલે ખોટા નંબર મારી જાય એવું થાય. એટલે ઓળખવા કઈ રીતે? મહારાજ શ્રીજીમાં જ વાત કરે છે. સાચા કેવી રીતે ઓળખવા? તો પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અંધ અંધ રહેતા હોય, અંધ રહેતા હોય, વારંવાર માયા એટલે જગત પદાર્થ સમૃદ્ધિ ધન સુવર્ણ સ્ત્રી આદિના વખાણ કરે, એ વારંવાર એક બે વાર કંઈ હોય તો બરાબર છે, વારંવાર માયા એટલે જગતના પદાર્થ સમૃદ્ધિ ધન સુવર્ણ સ્ત્રી આદિના વખાણ કરે ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવું ઈચ્છે. જે એના શિષ્ય હોય એને પણ અપાર ધન મળે, અપાર સમૃદ્ધિ મળે, બધું આ એટલે માયામાં બધું જોગ થાય એ રીતે ઈચ્છે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ન હોય તેને અસંત જાણવા. એટલે આવી કોઈ વાત જ ન હોય. આપણે તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, 24 કલાક સત્સંગની વાત અને દાસપણાની વાત અને એ કોઈ આમ કોલર ચડાવે એ કોઈ વાત નહીં. દાસના દાસ થવાની વાત, યોગી બાપાને એક ચેક આવ્યો હતો ગોંડલમાં, એ ચેકમાં સહી કરવી પડે. ચેકમાં લખ્યું તો અજ્ઞાન જીવનદાસ. તો બાપા પાસે આવ્યા, બાપા દાજી બાપુ કે બાપા આમાં અજ્ઞાન જીવનદાસ સહી કરવી પડશે તમારે, આવો કરી આપે. તો અજ્ઞાન યોગ્ય મેં નજરે જોયેલું, અજ્ઞાન જીવનદાસ લખ્યું. સ્વામીને શું જ્ઞાન શું? 300 રૂપિયા પાછા જવાના હતા એટલે ચેક કેન્સલ થાય અને ક્યારે મળે ને બધું હોય તો બાપા કે લઈ લો ને 300 રૂપિયા. આ જ્ઞાન સાચા સંતની સમજણ કેવી હોય? તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. એટલે માયાનું કાર્ય છે, આ બધું નાશવંત છે, માયામય માયાવી બધું છે અને કોઈ સાચી વસ્તુ નથી. લાંબે ગારે હતા ઝૂંપડું બાંધો તો ઉડી જાય પવન આવે, અને મકાન બાંધ્યું હોય તો
पाकपुरे सौ बसो रस चाले, पत्थर ना मकान है तो 5,000-6,000 वर्ष चाले। लेवी ते पन बद्दु नाशंज, लांबी दृष्टि राखी पड़े, दीर दृष्टि कि आ बधु मायानु कार्य। अने एना पछी आ सत्संगनी वात थाय, ज्यां सुधी मायामां लेवायतो है, आ पदार्थमां स्त्री धनमां लेवातो है, ए बधु बात कहे अजाय उगतो छे, उगी रह्यो छे, हजु बधी वार छे सत्संग करवानी। साचा संधि समझण केवी होय तो एवा संत भगवानना धामने मायाथी पर समझे। पहला थे बधा धाम, बीजा बधा ब्रह्मांडनी अंदर से, ब्रह्मांडनी तो बधु मायानु कार्य। एटले साचा संत मायाथी पर समझे भगवानु धाम। बीजा बधा बीजी बधी महाराज वात करी नहीं, पण आपणे समझी जवानुं। એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે, ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે, ધામના નિવાસી બધા મુક્તોને દિવ્ય જાણે છે। ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ લાગે છે, તુચ્છ ગણે, અનંત કોટી બ્રહ્માંડ આપ્યા તો આ લોકમાં ભગવાન સંબંધ છે એટલે ફાઈ ગયા છે, બાકી તો આપણે લોક પડી જઈએ। ભગવાન યોગી આપણે મહારાજ સ્વામી જે મળ્યા છે બહુ જ ભાગ્યશાળી છે। ભગવાન સવારે કીર્તનો ગવાતા હતા, ભગવાનનો સંત એની વાત જ થાય એમ નથી, એ આપણે એમનો જોગ થઈ ગયો એટલે આપણે ગમે એવા હોઈએ। બોલા હારમાં હોય ને, હારમાં ઈયર હોય કઈ, અને ભગવાનના શિરે આપણે ચડાવીએ ભગવાનની પાસે પહોંચી ગયેલો, નહીં તો ઈયર તો ક્યાંય છું દઈ જાય, ચગ દઈ જાય। પણ હારમાં સંબંધ થયો અને હાર ભગવાનના કોઠે પર, એટલે આપણે એવી દશા છે। મહારાજ સ્વામી આયા એકાંતિક ભક્તો માટે અને મેં આપણે બધા ફાઈ ગયા। ઓલા કેરો છે, કેરને પાણી પાય ને ઢોળિયો બનાવવો પડે, નીક બનાવવી પડે, પહેલા પાણી આને મળે એટલે ઘાસને, પછી કેરને મળે। જો આપણે મહારાજ આયા છે એકાંતિક ભક્તો માટે, પણ આપણે બધા ફઈ ગયા છે બધા, ગમે એમ થાય આપણે ફઈ ગયા છે। અને ભગવાન કેવા છે, તમે છોડો તો છોડે, બાકી ભગવાન છોડેવા નથી। સ્વામી કહે ભૂત છોડતું નથી તો અમે છોડી દેવા છે, એટલે આપણે નિશ્ચિંત રહેવું, ભગવાનનો સંબંધ થયો છે। પણ હવે એને દ્રઢ કરવા માટે ધર્મ નિયમ પાડવાનો, એ આ ધર્મ નિયમ પાડીએ ભગવાન હાથો હાથ આપણે મળી રહે। સાચા સંતની સમજણ કેવી હોય તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે, એટલે ટોપમોસ્ટ માયાથી પર, બધું માયાનું કાર્ય છે, ધામ ધાવીને મુક્ત એ જ માયાથી પર છે। એટલે સાચા સંત માયાથી પર સમજે છે।
ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે આનંદ કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ ગણે છે. આવી દ્રષ્ટિ કેળવવી પડશે. અત્યારે ગમે હોય ભગવાનનો સંબંધ છે એટલે બહુ મોટી વાત છે. 99% કામ થઈ ગયું છે. 99% ભગવાન સંત મળે, કોઈ દિવસ મળે નહીં, કોઈ રીતે જોગ ના થાય. ક્યાં હાથી ને ક્યાં કીડી. અને જોગ થઈ ગયો એટલે એ તો પેક કરીને તારા ચાવી તારું મારીને લીકેજ ના થવા દો. નિષ્ઠા બાકી રાખી મારા સ્વાઈ મળ્યા છે ને આપણે એના કેફે કેફ રાખવું. પદાર્થના એ આપણે મકાન મળી ગયું કે સ્વાઈ તમારા અન્યથા કરતું શક્તિથી મકાન મળ્યું એટલે અન્ય કરતી શક્તિ અક્ષર માટે વપરાય. આ મકાન માટે ક્યાં વાપરે. એક ગુરુ હતા ને એ બહાર ગામ જવાના હતા તો ચેલાને સોંપી ગયું બધું કે આ જે આવે બધા તારે વાત કરવી ને બધું કરું. ગુરુ પાછા આવ્યા તો ચેલો કેફમાં આવી ગયો. ગુરુજી ગુરુજી ગુરુજી ગુરુજી કે શું છે બોલતો ખરો. કે એક જણને મેં રામ નામ લેવાનું કહ્યું, રામ નામ લીધું તાવ ઉતરી ગયો. ગુરુ કે મૂર્ખ, આ તાવ ઉતારવા માટે રામ નામનું, રામ તો મોક્ષ માટે છે, આ તું આ ખડ્ડૂસ વસ્તુ માટે ક્યાં લીધી. એટલે જો સાચા હરિભક્તો હોય સાચા સંતો હોય ભગવાન મોક્ષ એવી કાંઈ ઈચ્છા ના રાખે. ભગવાનનો રાજીપો વિના કોઈ ઈચ્છા ના રાખે. ભગવાન રાજી થાય એમ એટલી વાત કરે. અક્ષરધામનું સુખ ક્યારેય કોઈ પ્રમાણિત કરી શકતું નથી. અક્ષરધામનું સુખ કોઈ કંઈ પ્રમાણિત કરી શકતું નથી. સાચા સંત હરિજનની આવી સમજણ હોય છે. સાચા સંત હરિભક્તો હોય બધા જે પ્રાપ્તિ થઈ છે મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. નિષ્કવણ સ્વાઈ કહ્યું ધનધન અવસર આજનો જ્યાં મલ્યા મહારાજ. અને આ કોણ જાણે કેમ થયું આવ્યું અણચિંત્ય સુખ. આપણે એક ગરીબ હોઈએ એકદમ દેવું હોય માથે 1,00,000,000 રૂપિયાનું દેવું હોય અને એમને એકદમ સોનાનો ગચ્ચો પ્રાપ્ત થાય કેવી મજા પડી જાય. દેવું તો ક્યાંય ચૂકતે થઈ જાય અને ઉપરથી માલમમાલ થઈ જાય. નિષ્કવાન સ્વામીને બધા જેલા સંતો આ બધી આવી વાત કરી છે. મહારાજના યોગમાં આવેલા, શાસ્ત્રીમાં યોગમાં, પ્રમુખસાના યોગમાં આવેલા એ બધાને આવી આવું કેફ છે. આ લોકનો તો કાંઈ ગણતી નહીં પણ સુખ અને મહારાજ સ્વામી મળ્યા, ગુણાતીત ગુરુ મળ્યા, એનું સુખ, એનું જ કેફ, એની જ વાત, એનું ધ્યાન, એનું બધું ભજન થાય એ સાચા સંત અને સાચા હરિભક્તોની રીત છે. સાચા સંત હરિયની આવી સમજણ હોય છે. સંત સાથે પ્રીતિ તોડાવે એ તો હડકાયા શ્વાન જેવો જાણવો. ખબર છે મેડ ડોગ હોય ને
રહેવાય થયો હોય ને, અને એટલે જેને કરડે એને એ મરી જ જાય. 3 દિવસે 3 મહિને પણ મરી જાય. એટલે જે સંત સાથે પ્રીતિ તોડાવે, સંત સાથે પ્રીતિ તોડાવે, બધા સંત સાથે પ્રીતિ છે, અને સંત સાથે પ્રીતિ તોડાવે તેને હડકા શ્વાન જેવો જાણવો એકદમ, એને સંગ કરે જ નહીં. હડકાય બાંધણીના એક હરિભક્ત હતા, એ સ્કૂટર ઉપર જતા હતા અને પાછળ એક બેઠો હતો અને હડકાયું કૂતરું કરડ્યું તો પાછલા વારાને કરડ્યું, બે લોકો પડી ગયા અને બધું. પછી આગળ તો દવા દારૂ કરી, પેલા હડકાયા કૂતરાવાળાને 14 ઇન્જેક્શન આપ્યા પેટમાં, અને ઓલાને તો કાંઈ થયું જ નહોતું આગળ જે સ્કૂટર ડ્રાઈવ કરતો હતો, પણ એ મરી ગયો. કેમ કે કાંઈક એક એક જણ જેટલી ડ્રોપ હશે એને લાગી ગઈ, એને તો ખબર નહીં એને, પણ ઓલો જીવતો રહ્યો જેને કરડ્યો અને ઓલો મરી ગયો. જે હડકાય શ્વાન એની લાર અડે ને બધું કહી નાખે. એટલે આપણે સંત સાથે પ્રીતિ તોડાવે એ હડકાય શ્વાન જેવું જાણવા, પ્રમુખ સ્વામી સાથે પ્રીતિ તોડાવે આ બધું કરે એ સંગત ન કરો, હડકાય શ્વાન જેવો.

બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય, કોઈ પણ હરિભક્ત હોય બધા સંતોના, મોટા સંતો તો ગુણ કહે, બધા સંતોનો ગુણ વારંવાર કહેતો હોય, બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય, અવગુણનો ક્યારે ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. નાનો ગુણ કહેતો હોય, બધા સંતોનો ગુણ કહેતો હોય, અને અવગુણ ક્યારેય, નેવર નેવર ના કહે એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છુપા રહેતા નથી. સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા. પછી મહારાજે આગળ સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા, રોજ કહેવું, કારણ કે આમાં ઘસારો આવી જાય. એક બોલો, દુકાળ પડ્યો હતો તો એક દરબાર હતા, એક હરિભક્ત હતા સામાન્ય, એ દરબાર પાસે ગયા કે આ હાથી, એને પાસે હાથી કે હાથી તમે રાખજો અને દુકાળ પતે એટલે મને પાછો આપજો. દરબાર હા પાડી. પછી ચાર મહિના પછી આવ્યા દરબાર, અરે હરિભક્ત કે મારો આ દુકાળ પતી ગયો, મારા હાથીની જરૂર છે, પાછા આપ. બકરું બતાવ્યું કે આ છે, કેટલો મોટો હતો હાથીને આ બકરું, કે આ તારો હાથી એટલો સારો હતો ને, બધા ઘસે ને હાથ, ઘસતા ઘસતા આટલું થઈ ગયું, આ લઈ જાય નહીં તો આ. એટલે જે આપણા ધર્મ નિયમમાં ઘસારો આવે, ધર્મ નિયમ એટલે મહારાજ કે નિત્ય, એ નિત્ય કહેવા હરિભક્ત સંતના. બધા સંત એવા સંત ક્યાંય છુપાડતા, સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવાય, સાચા સંત હરિભક્તના. અને મહારાજે શિક્ષાથી પણ લખી દીધું શિક્ષાપત્રીમાં, કે જે હજારો લાખો હરિભક્તો વાંચતા હોય એને સાચા સંતના નિયમ મહારાજે શિક્ષાથી મેં લખ્યું છે, એટલે બધે ખુલ્લમ ખુલ્લા, અહીં છુપા છુપી વાત નથી. હરિભક્તો સંતોનો નિયમ જાણવા, સંતો હરિભક્તોનો નિયમ જાણે, આ બધું કરે અને પાક્કું જ થતું રહે ધર્મ નિયમ, એ સાચા સંત હરિભક્તિ રીત છે. અને એમાં સલામતી છે, સિક્યોરિટી છે, બધા સિક્યોરિટી હોય. ધર્મ નિયમ પાડે એટલે વીમો ઉતરી ગયો, પછી એને પ્રશ્ન નહીં. ધર્મ નિયમમાં જરાક ચૂક થાય, ક્યાંય ગોરમટો ખાતો ક્યાં ક્યાં જતો રહે. એટલે આ મારે સાચી વાત કરી છે, એને મનમાં ના હોય પણ કુસંગનો જોગ એવો છે, એના તમા મનમાં હોય, ધર્મ નિયમ પારા બધું હોય, પણ કુસંગનો જોગ જરાક થાય તો યુ ગો રિલિંગ ઓફ, એવું થાય. સાચા સંતની વાત કરી અને મહારાજ એમાં નિયમ ધર્મની વાત તો લાવે જ મહારાજ, કેમ કે નિયમ અને નિશ્ચય આ બે હોય તો અક્ષરધામ સુધી કોઈ આડું આવે નહીં, કોઈ રોકી શકે એમ નથી. નિશ્ચય તો આપણો છે, શાસ્ત્રીમાં જ મળ્યા, યોગી અપ્રમુખ સાહેબ મળ્યા, નિશ્ચય તો આપણે પાક્કો છે. પણ
નિયમમાં આગુ પાછું થાય, નિયમ પાકા રાખવા.

હવે અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્યમુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ ચે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય છેલ્લા ચાર દિવસથી આપણને અત્રે અહીંયા પારાયણનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે એમાં વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષય એક વાતો આપણે સમજી રહ્યા છીએ. ગઈકાલે આપણે શ્રીજી મહારાજમાં જે અનંત ગુણો હતા એમાંના અમુક એવા અલૌકિક ગુણોનું આચમન કરેલું, જેમ કે જેમ શ્રીજી મહારાજ પોતે એ કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખતા નહીં, અજાત શત્રુતા જે મહારાજની હતી એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે છે. શ્રીજી મહારાજની જેવી સરળતા હતી એવી પ્રમુખ સ્વામી મહારાજમાં આજે જોવા મળે છે. શ્રીજી મહારાજ આવા કાર્યો અનંત કરતા છતાં એકદમ હળવા એ પોતે રહી શકતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા અનંત કાર્યો કરે છે છતાં આ ઉંમરે પણ એકદમ હળવા રહી શકે છે, એ બધી વાતો પણ આપણે ગઈકાલે સમજેલા. આવા તો અનંત ગુણો એ ભગવાન સ્વામિનારાયણમાં હતા અને તમામ ગુણો આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. શ્રીજી મહારાજ હમણાં જેમ પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ વાત કરી કે ગોપાળાનંદ સ્વામીનો તો સંકલ્પ કે ભવિષ્યમાં મંદિરો સોનાના થશે અને દેશ પ્રદેશમાં એ બધે સત્સંગનો પ્રચાર થશે. ગુણાતીયાન સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું છે, સ્વામીએ કહ્યું કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન થશે. અને યોગીજી મહારાજે પણ આશીર્વાદમાં વર્ષો પહેલા આફ્રિકાથી એક પત્રમાં સિટી કાકા પર લખેલું કે આવતા 500 વર્ષમાં દુનિયાનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. એટલે આવા મહાપુરુષોનો આ સંકલ્પ છે, પણ એ જબરજસ્ત સંકલ્પ શ્રીજી મહારાજે પણ કરેલો છે અને પૂર્ણ આત્મવિશ્વાસ, પોતાની રીતિનીતિ, પોતાની જે રીત પ્રણાલિકા અને આ સંપ્રદાય સ્થાપ્યો છે નિયમ ધર્મથી માંડીને આજ્ઞા ઉપાસનામાં, એ શ્રીજી મહારાજને પૂર્ણ વિશ્વાસ, જબરજસ્ત કોન્ફિડન્સ એ શ્રીજી મહારાજને હતો કે આ સંપ્રદાય બ્રહ્માંડમાં પ્રસરશે. એટલે સંકલ્પ પણ ખરો અને સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ પણ ખરો. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એવો ભગીરથ સંકલ્પ છે અને પ્રમુખ સ્વામી મહારાજને પણ પૂર્ણ આત્મવિશ્વાસ છે કે જે રીતે અત્યારે પોતે આ BAPS સંસ્થા ચલાવે છે, જે રીતે પોતે આ સંપ્રદાયનું વહન અત્યારે કરી રહ્યા છે, એ દ્રષ્ટિકોણથી ભવિષ્યમાં દુનિયાના ખૂણે ખૂણે આ સંપ્રદાય પ્રસરશે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ત્યાં ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણી બધી ગંભીર બીમારી એમણે ગ્રહણ કરી. પલંગ ઉપર પોતે સૂતેલા અને આજુબાજુ સંતોને થોડા હરિભક્તો બેઠેલા, એમાં મહારાજે વળી એવું ચરિત્ર કર્યું કે જેમ આપણે બીમાર થઈએ અને આપણે ઘણી વખત ટેમ્પરેચર બહુ વધી ગયું અને ગરમી ચડી ગઈ હોય તો માણસ જરા લવરી કરવા માંડે અને શું બોલે છે અને ખ્યાલ ના આવે, એમ મહારાજ પણ જરા એવું બોલવા માંડ્યા એટલે બધાને જરા વિશેષ લાગી આવ્યું. મહારાજ બોલવા માંડ્યા કે બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહીં, તમે બધા સંતો હરિભક્તો પ્રેમથી મારું ભજન કરજો અને બધાને અમારો મહિમા કહેજો. આવી બધી વાતો એ શ્રીજી મહારાજ કરવા માંડ્યા. એટલે જેમ કોઈ બીમાર માણસ હોય
અને આમ અસ્વસ્થ અવસ્થામાં બધી લવરીઓ કરવા માંડે એમ મહારાજે એવું ચરિત્ર કર્યું. એટલે બધા જરા વધારે ગંભીર થઈ ગયા, બહુ ઉદાસ થઈ ગયા. એમાં વળી મુક્તાનંદ સ્વામી તે જ વખતે એ વિચરણ કરીને આવ્યા. આમ તો એમને સંદેશો મળી ગયેલો કે મહારાજ બીમાર છે ને આપ તાત્કાલિક આવો. એટલે મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. ત્યારે બધા મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન દંડવત કરીને બેઠા. બધા હરિભક્તો સંતોએ મુક્તાનંદ સ્વામીને વાત કરી કે મહારાજ તો આવું બોલવા માંડ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ એકદમ દિલગીર થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. ત્યારે મહારાજે આંખ ખોલીને મુક્તાનંદ સ્વામી સામે જોયું અને મહારાજે પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમે કેમ દુઃખી થાવ છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ દુઃખી ના થઈએ, તમે આવું બધું બોલો છો તો અમને દુઃખ ના લાગે. એટલે મહારાજ કે બરાબર છે, હવે અમારે બાકી શું છે? અમે અમારું કાર્ય બધું જ પતાવી દીધું પૃથ્વી પર, અમારે કાંઈ જ બાકી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હજી તો તમે કાંઈ કર્યું જ નથી, હજી તો બધું બાકી છે. મહારાજ કે શું બાકી છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે જો હજી તો મોટા શિખરબદ્ધ મંદિરો બાંધવાના બાકી છે, હજી તો તમે જે આચાર્યોની આચાર્ય સ્થાપ્યા છે એની પ્રતિષ્ઠા હજી સમાજમાં જામી નથી, હજી બધા બાવાઓ અને મતપંથીઓનો કેટલો બધો ઉપાણ છે કે આપણા સંતોને ઘણી બધી વિચરણમાં તકલીફ પડે છે, અને હજી તો આપણા સંપ્રદાયમાં મોટા મોટા શેઠિયાઓ અને રાજાઓ સત્સંગી થયા નથી, તે સાધુઓ માટે આશ્રમ બાંધી આપે અને મોટા મંદિરો કરી આપે એવી સેવા કરનારા હજી થયા નથી, અને હજી તમારું પણ ભગવાનપણું સમાજમાં એવું પ્રતિષ્ઠિત થયું નથી, માટે હજી તો તમારા બધા જ કામ બાકી છે, અને તમે કેમ એમ કહો છો કે હજી તો અમે બધા જ કામ પૂરા કરી લીધા? આટલું સાંભળ્યું મુક્તાનંદ સ્વામી પાસેથી એટલે શ્રીજી મહારાજ એકદમ સફાળા બેઠા થઈ ગયા, અને મહારાજ પોતાના મુખારવિંદ ઉપર આમ જમણો હાથ ફેરવ્યો અને એકદમ મુખારવિંદ તેજસ્વી થઈ ગયું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કેમ ઢીલી વાત કરો છો? તમે આ બધી વાત કરો છો તો શું તમને અમારામાં શંકા છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, આપનામાં કોઈ શંકા તો નથી, પણ આ બધા કાર્યો તો હજી બાકી જ છે ને. મહારાજ કે જો મુક્તાનંદ સ્વામી તમે અમને શું સમજો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અવતારનો અવતારી છો. મહારાજ કે બસ અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એક એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને એક એક ગામમાં અમારી મૂર્તિની આરતી ઉતરશે એવો અમે સંકલ્પ કર્યો છે, માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંત છે અમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરશે ને આ થશે. અને તમે એમ કહો છો કે હજી તો હરિભક્ત આપણા સંપ્રદાયમાં એવા સમર્થ થયા નથી તે મોટા મંદિરો બાંધીએ, પણ અમે સંકલ્પ કર્યો છે કે તમામ રિદ્ધિ સિદ્ધિ અમારા હરિભક્તને વરે, મોટા મોટા મંદિરો થશે અને સાધુ માટે આશ્રમ બાંધશે, અને કોઈ સાવ ગરીબ ને રાંક જેવો પણ આ સંપ્રદાયમાં આવશે અને અમારું ભજન કરશે અને અમારા પરમ એકાંતિક સંત સાથે પ્રીતિએ કરીને જોડાશે તો એ પણ મોટો સત્તાધીશ, મોટો ધનવાન થશે અને મોટી સેવા કરશે અને ભગવાનનો પરમ ભક્ત થશે. અને ત્રીજી જે તમે વાત કરી કે હજી તો બાવાઓને મતપંથીઓનો ઘણો બધો ઉપાણ છે કે આપણા સાધુઓને ઘણી બધી તકલીફ પડે છે વિચરણમાં, કે એને કથા કરવા ન દે, એને ગામમાંથી કાઢી મૂકે, ગામમાં બધાને ભરમાવે તે કોઈ એમને જમવા આપે નહીં, એવી વાત જે તમે કરો છો તો અમે સંકલ્પ કર્યો છે કે અમારા સાધુની પ્રતિષ્ઠા દેશ પ્રદેશમાં વધશે. અમે આપેલા બે નિયમ છે, ધન અને સ્ત્રીનો ત્યાગ, એ અમારા સાધુ પાળે છે, માટે બીજા ભેક થશે, ધૂળદાણી રહેશે તમારા મુખનું પાણી. બીજા ગમે તેવા મોટા સાધુ હશે, ગમે તેવા વિદ્વાન હશે, બુદ્ધિશાળી હશે, હોશિયાર હશે, મોટો સંપ્રદાય ચલાવતા હશે, પણ અમારા સાધુ પાસે એ મોટા મોટા ધર્મગુરુ પણ ધૂળ જેવા થશે, એટલે કે સામાન્ય દેખાશે. અમારા સાધુનું તેજ અમારા નિયમ પાળે છે એટલે બ્રહ્માંડમાં પ્રસરશે, માટે તમારે તો એની જરાય ફિકર રાખવાની જરૂર નથી. આ બધા સંકલ્પો શ્રીજી મહારાજે તે વખતે કરેલા, પણ આ વાત મહારાજે કરેલી કે દેશ પ્રદેશમાં આવો સત્સંગ થશે અને આવી રીતે ગામો ગામ આ બ્રહ્માંડમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને આ સંપ્રદાય વધશે. તો જો આવી રીતે મહારાજે પોતે સંકલ્પ પણ કરેલો છે, જે વાત હમણાં ગોપાળાનંદ સ્વામીની આપણે સાંભળી પ્રભુચરણ સ્વામી પાસેથી, અને પોતાને આત્મવિશ્વાસ પણ એટલો ખરો આ લોકની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આવી રીતે આ સંપ્રદાય પ્રસરશે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતે એવા સંકલ્પો કરેલા છે અને જબરદસ્ત આત્મવિશ્વાસ, ટ્રેમેન્ડસ સેલ્ફ કોન્ફિડન્સથી પોતે ઘણી બધી વાતો કરેલી છે. એક વખત ત્યાં સારંગપુરમાં 1999 સાલમાં જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ ઉજવાયેલું અને ગુજરાતના તમામ ક્ષેત્રોના સંત નિર્દેશકો, સત્સંગ પ્રવૃત્તિના સંતો અને મુખ્ય કાર્યકર્તાઓની આ શિબિર હતી, અને એમાં એ કાર્યક્રમના આયોજન પ્રમાણે
વડોદરા યુવક મંડળે એક સુંદર સંવાદ ભજવ્યો અને આખું એક ટાઈમ મશીનમાંથી બધા પસાર થઈ ગયા એવો એક સંવાદ હતો અને 25મી સદીમાં સીધા પહોંચી ગયા. અને તે વખતે સત્સંગ કેવો છે એ બધી વાતો એ સંવાદમાં ચાલતી હતી. સાંઈ બાપા પોતે પણ મંચ ઉપર બિરાજમાન હતા અને તમામ સભા બેઠેલી. અને તે વખતે આ સંવાદમાં બધા શબ્દો આવ્યા કે ગઈકાલે તે સમાચાર સાંભળ્યા એટલે પેલા બીજા યુવક કે શું કે ગઈકાલે જ આપણે ટોક્યોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. એટલે પેલા કેમ એ સમાચાર તમે સાંભળ્યા નથી? તો કે તું સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા બરોબર નહીં વાંચતો? તો કે ના, છેલ્લા 2 વખતથી ખબર નહીં કે ઘરે આવી છે પણ ટાઈમ જ નથી મળતો મને વાંચવાનો. તો 2 વખતથી એટલે એના પહેલા વખત નહીં તે નહીં વાંચી હોય? તો કે ના, એના પહેલાની વખતે નથી વાંચી. તો કે ઓ, તે ના વાંચી હોય તો તને કહું કે એની પહેલા તો આપણે ગયા અઠવાડિયે તો મોસ્કોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. કે એટલે આખું એક ટાઈમ મશીનમાંથી પસાર થયેલા બધાને એવો સંવાદ હતો અને 25મી સદીની બધી વાત ચાલતી. સ્વામી આમ માળા ફેરવતા સંવાદ બધો સાંભળતા હતા. અને પછી કે તને ખબર છે આવતા અઠવાડિયે રવિવારે વસંત પંચમી છે અને ત્યાં અટલાદરામાં સ્વામિનારાયણ મંદિર છે. કારણ કે અટલાદરાના યુવકો તને સંવાદમાં એ નામ લીધેલું કે અટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ છે અને આપણા ગુરુહરિ છે સંતોને દીક્ષા આપવાના છે અને વસંત પંચમી નિમિત્તે 100 સંતો દીક્ષા લેશે અને એ 100 સંતો લેશે એટલે ટોટલ સંતોની સંખ્યા BAPSમાં 1,75,00,000 પૂરી થશે. આવો સંવાદ ચાલતો હતો અને સંવાદમાં બધા ટાઈમ મશીનમાં 25મી સદીમાં જતી રહેલા. અને સ્વામી જે જે આંકડાઓ બોલાય અને જે જે સંકલ્પો થતા હતા ને એમાં બહુ આમ પ્રેમથી આમ સ્મિતથી સાંભળતા, ઘણી વખત પોતે પણ આમ ઇન્વોલ્વ થતા હતા. અને પછી આ સંવાદમાં બધી આ જ પ્રકારની બધી વાતો હતી. અને કે આ વખતે તો સુરત વાળા તો ગજબ કર્યું. કે તો કે શું કર્યું? તો એ લોકોએ ડાબરા ઉત્સવ ચંદ્ર ઉપર કર્યો. કે આ બધી વાતો ચાલતી હતી. સ્વામી પણ આમ માળા લઈને બેઠા. સ્વામી વચ્ચે બધા ઓડિયન્સ જેમ આપણે હસે એમ બધા હસતા હતા, કારણ કે સ્વામી પણ એકદમ હસી પડતા હતા. પછી સ્વામી પાસે માઇક મુકાયું અને સ્વામીના આશીર્વાદની શરૂઆત કરી અને સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે આપણે સંવાદ બધો સાંભળ્યો અને આ બધા સંકલ્પો યુવકોએ કર્યા છે બધા સાંભળ્યા છે. હવે સાંભળજો સ્વામી શું બોલે છે. સ્વામી કે આ બધા યુવકોએ સંકલ્પો કર્યા છે પણ આપણો જીવ બહુ ટૂંકો તે આપણને નાની નાની વાતો સૂજે. સ્વામી કે આપણો જીવ બહુ ટૂંકો છે ને એટલે આપણને નાની નાની વાતો સૂજે કે ભાઈ એક મોસ્કોમાં અક્ષરધામ ખુલ્યું. સ્વામી કે પેલું શું બોલે આપણે? જાપાનનું ટોક્યો કે ટોક્યોમાં ત્યાં અક્ષરધામ ખુલ્યું. કેટલા સાધુ કીધા? એટલે પેલા યુવકો એમ બધા બેઠા હતા સંવાદ કે બાપા 2.25 કરોડ. સ્વામી કે બસ એટલા જ? સ્વામી કે આપણો જીવ ટૂંકો છે ને એટલે આટલા જ આપણને સૂજે કે 2.25 કરોડ, પણ આપણે તો 5 કરોડ સાધુ થશે એમ કહીને સ્વામી એ વખતે બોલેલા આશીર્વાદમાં. અને આખા બ્રહ્માંડમાં એ બધી જગ્યાએ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એક જીવને થશે અને આ બ્રહ્માંડમાં મહારાજ પ્રગટ થયા છે અને એમની કૃપાથી જોગી મહારાજ જેવા પુરુષ કાયમ રહેશે તો અનંત જીવ અક્ષરધામને પામશે. એ બધા સંકલ્પો સ્વામીએ તે વખતે કરેલા. પણ આપણને ખ્યાલ આવે કે જેઓ મહારાજના સંકલ્પો જેવા હતા એવા જ આપણને બળિયા સંકલ્પો આજે આપણા ગુરુહરિના દેખાય છે. અને જેટલા કોન્ફિડન્સથી આત્મવિશ્વાસથી શ્રીજી મહારાજ વાતો કરતા આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે, એટલા જ આત્મવિશ્વાસથી પ્રમુખ સ્વામી મહારાજ પણ આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે બધી વાતો કરે છે, ત્યારે આપણને જણાય છે કે એ ગુણ મહારાજમાં હતો એ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આપણને જણાય છે. અને દરેક રીતે ગુણિયલ પણ એટલા છે, બુદ્ધિશાળી પણ એટલા છે. મહારાજ આ લોકની દ્રષ્ટિએ પણ બહુ જ બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. એમને માં સંપ્રદાય ન ચલાવી શકે. આપણને બધાને અનુભવ છે, ગુણિયલ તો છે જ, અનંત પ્રકારના સાત્વિક થી માંડીને આધ્યાત્મિક અને ગુણાતીત ગુણો એમનામાં રહેલા છે, પણ છતાં આ લોકની દ્રષ્ટિએ તમે જોઈએ તો હી ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ, અત્યંત બુદ્ધિશાળી છે પ્રમુખ સ્વામી મહારાજ. જેમ શ્રીજી મહારાજ પણ એકદમ બુદ્ધિશાળી હતા અને મહારાજે પોતે વાત કરી કે અમે બુદ્ધિશાળી છીએ અને બુદ્ધિશાળી વ્યક્તિ અમને ગમે છે. એટલે આ લોકથી પણ બુદ્ધિશાળી અને અલૌકિક દ્રષ્ટિએ જેની બુદ્ધિ પંચ વિષયમાંથી નીકળી અને ભગવાનમાં વળગી હોય એને પણ બુદ્ધિશાળી કહેવાય પ્રથમના 50 પ્રમાણે. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ ગુણ જોવા માંગીએ છીએ ત્યારે લૌકિક દ્રષ્ટિએ મહારાજની પણ ખૂબ જ બુદ્ધિ ચોઝાડી હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ બુદ્ધિ અત્યંત ચોઝાડી છે એ આપણને અનેક પ્રસંગે દેખાય છે. મહારાજ એ કાયમ ત્યાં ગઢડામાં જ્યારે બિરાજમાન હોય અને સવારની સભા પૂરી કરીને પાછા પોતાના ઉતારે જતા હોય ત્યારે ત્યાં દાદા ખાચરના દરબારમાં જે બધા દાદા ખાચરની ગૌશાળાનું ધ્યાન રાખવા માટે ભરવાડો રાખેલા, એક જોદો ભરવાડ, એક પેલો બીજલ ભરવાડ હતો અને ત્રીજા એક અર્જન ભરવાડ, આ ત્રણેય ભરવાડો છે એ ગાય ભેંસનું જેટલું દૂધ તૈયાર થયું હોય દોઈને એ ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બધું જુદું રાખતા.
અને એની મોટી મોટી પેલી બોઘેણીઓ આવે એ બધું ભરીને રાખતા, અને રોજ મહારાજે દૂધ ઉપર દ્રષ્ટિ પ્રસાદી કરીને પછી એ ચાલતા ચાલતા જ એને તરફ જોતા. એટલે બાને દિવસમાં એક વખત આ ત્રણેય ભરવાડને પણ મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ જતા. કારણ કે સવારથી બધા આ ગૌશાળાની સેવામાં મંડ્યા હોય. પણ હરિચરિત્રામૃતમાં એ અરે અહિલ્યાકલ્પતરુમાં એમને લખાયું છે કે મહારાજ ત્યાંથી પસાર થતા હોય ત્યારે જો આગલા દિવસના દૂધ કરતા આ વખતના દૂધમાં કંઈક વધઘટ હોય તો તરત મહારાજ કહેતા કે ગઈકાલ કરતા આજનું દૂધ ઘીનું ઓછું, અરે ગાયનું ઓછું છે કે ભેંસનું ઓછું વધારે છે એ તરત કહેતા. અને કોઈ વખત એ 15-20 બોઘેણા ગાયના દૂધના અને કોઈ દિવસ 15-20 બોઘેણા ભેંસના દૂધના બાજુ બાજુમાં પડ્યા હોય, પણ બોઘેણા તો બહારથી પેલી જે ગાગર હોય સરખી જ દેખાતી હોય, પણ જો એ અરસપરસ કંઈ થઈ ગયું હોય તો એ 15 બોઘેણા ગાયના દૂધના પડ્યા હોય એની વચ્ચે એક દૂધ, એક ભેંસના દૂધનું પડ્યું હોય તો એ દૂધ જોઈને મહારાજ કહેતા કે આ બધું ગાયનું છે, વચ્ચે એક ભેંસનું પડ્યું છે. આમ દ્રષ્ટિથી આટલા દૂરથી મહારાજ કહી શકતા કે આ બધું ગાયનું દૂધ છે અને વચ્ચે એક ભેંસનું દૂધનું પડેલું છે. કેટલા બધા મહારાજ બુદ્ધિશાળી હશે એક લૌકિક દ્રષ્ટિએ. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનના છે કે દરેક ક્ષેત્રમાં મહારાજ એટલા બધા બુદ્ધિશાળી હતા કે તરત આમ વસ્તુ પારખી લેતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે, જબરજસ્ત તીવ્ર એમની બુદ્ધિશક્તિ છે. એક સેકન્ડમાં સ્વામીશ્રી પારખી શકે છે. એક વખત સ્વામી ત્યાં વલ્લભ વિદ્યાનગર પધાર્યા અને ત્યાં છાત્રાલયમાં તે વખતે અંદર પહેલી જ વખત આપણે પાક્કો ડામરનો રોડ થયેલો, એ ટાર રોડ કરેલો અને જરા 2.5-3 ઇંચ જાડો કરેલો, એટલે હાઈવે ઉપર જે પરમિશન મળે સ્પેશિયલ પરમિશન લઈને અંદર કરાયેલો. અને સ્વામી ત્યાં પહેલી જ વખત આ રોડ થયો પછી છાત્રાલયમાં આવતા હતા. હવે ત્યાં દરવાજાથી એન્ટર થયા અને બી બ્લોકના ચોક સુધી આમ વળીને આમ સંત નિવાસ સુધી આવે, સ્વામી તો અંદર પત્ર વાંચન કરતા, ચશ્મા પહેરેલા હતા અને પત્ર વાંચન કરતા હતા અને ગાડીમાં લાઇટ ચાલુ હતી અને ગાડી ત્યાંથી વળી અને છેક સંત નિવાસ પાસે ઊભી રહી ત્યાં સુધી સ્વામીએ પત્ર વાંચન ચાલુ રાખેલું. ઊભી રહી ગાડી એટલે સ્વામીએ જોયું કે ગાડી ઊભી રહી આમ, એટલે તરત ચશ્મા એમની ટેવ પ્રમાણે ચશ્મા અને કાગળને કાઢીને પેનને પાછળ આપી દીધું સેવક સંતને અને તૈયાર થયા. ત્યારે સેવક સંતે બાણું ખોલ્યું, સ્વામી ઊભા થઈને બહાર આવ્યા. પણ સેવક સંત બાણું ખોલતા હતા ત્યાં બાજુમાં જ ભગવચરણ સ્વામી ઊભા હતા, એટલે એમને પણ જાણે આમ બાણાને હાથ દીધો. સ્વામી એમની સામે જોયું અને ભગવચરણ સ્વામી આમ જય સ્વામી કહીને હસે આમ પગે લાગીને. એટલે સ્વામી સહેજે બોલ્યા, કારણ કે પટેલ બહુ મલકાવાની જરૂર નથી, આ તમને એમ કે મેં રોડ બાંધ્યો છે અને બહુ સારો થયો છે પણ ત્યાં ઢાળ છે, પાણી ભરાશે. તો ભગવચરણ એકદમ શોક થઈ ગયા. એટલે ભગવચરણ સ્વામી તો એકદમ છૂટ છે બાપા સાથે બોલવાની અને ખૂબ સખા ભાવ છે અને બહુ છૂટથી બધી વાતો કરતા હોય છે. ભગવચરણ સ્વામી કે તમે જિંદગીમાં કોકે કંઈક સારું કામ કર્યું તો વખાણતા શીખ્યા છો કે નહીં એમ કહો. એટલે કોઈ કે કંઈક આમ સારું કામ કરે તો માણસ જરા વખાણે કે ભાઈ સારું કર્યું, અને ભૂલ કાઢવી હોય તો 2-4 દિવસ રહીને પછી શાંતિથી ભૂલ કાઢે, બહુ વ્યવહાર થોડોક શીખો કે. કોકની તાર ભૂલ કાઢ્યો તો 2-4 વખત એને હળો મળો વાતચીત કરો, સારી વાત કરો, પછી ભૂલ કાઢે, તરત મોઢા ઉપર તમે સુધી ભૂલ કાઢો ચાલતું હશે કે છે. સાહેબ કે જો પટેલ આ તો અમારે તમને ખુલ્લા દિલે વાત કરવી હતી એટલે અમે તમને કરી, કે ના એવું કંઈ નથી. ભગવચરણ સાહેબ કે બધું જ વ્યવસ્થિત તપાસ કરી છે ને કંઈ એવો ઢાળ નથી રહી ગયો અને સપાટ જ રોડ છે. સાહેબ કે પટેલ માનવું હોય તો માનો, ચોમાસું આવે ત્યારે આપણે વાત કરશું. કોન્ફિડન્ટલી એકદમ, હા સ્વામી ચોમાસું આવશે ત્યારે આપણે વાત કરશું કે છે. અને પછી તો સ્વામી તો એકદમ ખંકાળ હસતા હસતા અંદર ગયા. મોટા પુરુષોની આમ રીત હોય છે, મહાન પુરુષોની એક આમ વ્યવહારિક રીત હોય છે કે એક વાર તમને કે જો તમે માનો તો સારું પણ જો ન માનો તો કોઈ દિવસ મોટા પુરુષ આગ્રહ ના કરે. એમની રીત નથી, એ કામ કરવાની રીત જ નથી. બધા જ મહાપુરુષો જે આધ્યાત્મિક માર્ગે થઈ ગયા તે ટેલ યુ વન્સ, ઇફ યુ ઓબે ઇટ્સ ઓકે, ઇફ યુ ડોન્ટ ઓબે ધે લીવ ઇટ, એ છોડી દેવું વસ્તુ. એ સ્વામી એકદમ આમ ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયા. અને પછી ચોમાસું આવીને ધમધોકાર વરસાદ પડ્યો અને ભગવચરણ સ્વામીની ઓફિસમાં બેઠા હશે. વરસાદ આમ જોયું કે 1/2 કલાકથી વરસાદ પડે છે, આમ ઓફિસમાંથી નીકળીને સંત નિવાસ સુધી જવાય એવું નથી. અને પછી એકદમ મને કલાક પછી યાદ આવ્યું કે સ્વામી પેલા રોડનું કહેતા હતા પાણી ભરાશે જોવા જ દે કહેશે. એટલે ઓફિસમાંથી ઊભા થઈને આમ ધોતી બરોબર આમ સંકોચીને ક્યાંકથી પેલી સાધુ દિવસ સાહેબની ઓફિસમાંથી એક પેલી છત્રી શોધી અમને અને છત્રી લઈને આમ ચાલતા ચાલતા બહાર આવ્યા કે જો બી બ્લોક પાસે કેટલું પાણી ભરવાનું. બરોબર ઓફિસમાંથી બહાર આવીને આમ જોયું ને તો પાણી ભરી ગયેલું બી બ્લોક પાસે તો. અને ત્યાં જઈને નજીક જઈને અમને જોયું તો લગભગ એન્કલ ડીપ અહીં સુધી આપણો પંજો આખો ફૂટ અંદર આવી જાય, લગભગ 4-5 ઇંચનું પાણી ભરાઈ ગયેલું. એમને થયું કે સ્વામી કેટલા બુદ્ધિશાળી કહેવાય. હવે આપણે વિચાર કરીએ કે રોડ ઉપર આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને એમાં સહેજ વણાકમાં ઢાળ હોય
સહેજ એ મર્ગ જેવી કારમાં આપણે બેઠા હોય અને એમાં એ વખતે પાછા પત્ર વાંચન કરતા હોય, વૃત્તિ પત્રમાં હોય, અને એ પાછું સીધી ગાડી નથી આમ ટર્ન લેતી હતી, એ વખતે આમ ટર્ન લે અને આમ ઢાળ છે એવી ખબર પડે. પણ જબરજસ્ત બુદ્ધિશાળી કહેવાય ને સ્વામી, એક સેકન્ડમાં તરત પારખી ગયા. આ તો ઘણા બધા સંતોનો અનુભવ છે, ઘણા બધા કાર્યકર્તાનો અનુભવ છે કે સ્વામી પાસે કંઈક માર્ગદર્શન લેવા માટે જઈએ તો યુ હેવ ટુ બી ફૂલી પ્રિપેર્ડ. જો તમે તૈયાર ના હો તો થર્ડ મિનિટ ઇન ટુ ધ મિટિંગ અને ઈ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ, આમ પૂછવા માંડે ને કે આનું શું આનું શું આનું શું, તો તમને પાંચ મિનિટમાં તો મૂંઝવી નાખે સ્વામી, એટલા પ્રશ્નો પૂછી કાઢે. અને પાંચમી મિનિટે તો સીધો જ તમને પ્રશ્ન પૂછે ને કે અહીંયા શું, તો તમને એમ થવા માંડે કે આ તો મેં વિચાર્યું જ નહોતું, આ તો મને ખબર નહોતી રાખું કે સ્વામી મને આ વિચારીને લાવી એમ, એટલા બધા શાર્પ છે. એમાં કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે, આ ત્રણ તો એમની માલિકી છે, આ અદભુત. એક વાર આમ બાંધકામ જોયો ને, બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં સારંગપુરમાં નવું રસોડું બંધાતું હતું, સ્વામીને જોવા માટે લઈ ગયા અને સ્વામી ત્યાં બે ત્રણ સંતો બેઠા હતા. સ્વામી કે લાવો પીરસ એમ કરીને સવારે 11:30 વહેલા અમુક સંતો પેલી દવાને ચરી ચાલતી એટલે જમતા હતા અને પીરસ્યું ને પછી સ્વામી આગળ ચાલ્યા. અને બાબા કે આ રીતે અહીંયા છત કરી છે ને આ રીતે બહારની પેરાપેટ છે. સ્વામી એક જ વાર આમ જોયું ને, સ્વામી કે પેરાપેટ વાંકી છે. હવે લગભગ અબાઉટ 30 ફીટ ડિસ્ટન્સથી કેવું કે આ પેરાપેટ વાંકી છે. ભ્રમતી સ્વામી કે ના સ્વામી, સ્વામી કે જોજો ચેક કરાવજો, અને ચેક કરે તો પેરાપેટ થોડીક વાંકી હતી. આટલું શાર્પ સ્વામીનું વિઝન છે, જબરજસ્ત. અને અકાઉન્ટમાં પણ એવું, તમે પેલી બેલેન્સ શીટ લઈને બેસે ને તો આમ જ જાય સીધા જ. આપણે સ્ટોરી વાંચીએ એની કરતા ફાસ્ટ એકાઉન્ટ શીટ વાંચી શકે છે બેલેન્સ શીટ. તમે હેરી પોટર વાંચો ને એની કરતા ફાસ્ટ વાંચે છે, એટલી ફાસ્ટ આમ સીધા જ પાના ફેર આમ જ જાય છે. એમની આંગળી કોન્સ્ટન્ટ મુવમેન્ટમાં હોય અને વચ્ચે એક જગ્યાએ પણ આંકડામાં ફેર હોય ને ત્યાં સીધું પિન પોઈન્ટ કરે કે આ શું છે. એવા તો ઘણા બધા સંતો અને હરિભક્તો અનુભવ છે. અને ત્રીજું લીગલ, એ હરીશભાઈ દવે ઘણી વખત વાત કરે છે કે આમ સ્વામી પાસે પ્રશ્નની રજૂઆત થાય તો લીગલી આમાં શું થઈ શકે, આપણને પોતે પૂછે પણ ખરા અને ઘણી વખત આઉટરાઇટ સલાહ આપી દે કે આનું આમ કરો આમ થશે જ. એટલા બધા આમ તીવ્ર બુદ્ધિશાળી છે. પણ એ સ્વામીના જીવનની એ વિશેષતા છે. પણ મહારાજની પણ આવી ચોઝાડી બુદ્ધિ હતી અનેક ક્ષેત્રમાં, એમ સ્વામીની પણ અત્યંત ચોઝાડી બુદ્ધિ છે કે એકવાર વસ્તુ જોવે એકવાર પારખે, બહુ જ શાર્પ દ્રષ્ટિ છે સ્વામીની. એમને ઘણા બધા પ્રસંગો પરથી આમ જણાય છે. આમ સ્વામી આમ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા હતા સારંગપુરમાં. સ્વામી પહોંચ્યા ત્યારે તો પડદો બંધ હતો, પડદો ખુલ્યો અને સ્વામી આમ આમ હજી આંખ ખોલી, સ્વામી કે પૂજારી મહારાજ, સ્વામીને આમ ટેવ છે ઘણી વખત પૂજારીઓને બોલાવવાની, દર્શન કરતા સ્વામીને કંઈક આમ સૂચનો ને તો બોલાવે પૂજારી એમ કઈ બૂમ પાડે એટલે ત્યારે પૂજારી આમ બહાર આવે ને, સ્વામી કે હરિકૃષ્ણ મહારાજનો સાફો છે ને સહેજ આંખ ઉપર આવે છે, આપણા આંખ ઉપર કપડું હોય ને તો આપણને આમ સેટ ના થાય, સહેજ બાજુ પર એક દોરાવા જેટલો સાફો અંદર આવતો હતો. પણ સ્વામી એક જ દ્રષ્ટિએ પહેલા દર્શનથી આમ પામી ગયેલા. આપણને અત્યારે પૂછ્યું હોય કે આજે ઘનશ્યામ મહારાજના વાઘા કેવા હતા, બહુ ટોપ, બહુ ટોપ એટલે કેવા, જબરજસ્ત, તે દર્શન ના કરે તો કે ના મેં ના કર્યા, હું મોડો આવ્યો કે અરે યાર તું ચૂકી ગયો, બહુ મસ્ત દર્શન હતા. પણ બોલે નહીં હો કેવા હતા, કયા વાઘા પહેર્યા, કારણ કે એને જ યાદ ના હોય. કથા કેવી થઈ, જબરજસ્ત. પણ શું વાત શું થઈ, તું નતો કે છે, અરે રહી ગયો કે છે, પણ તું બોલ ને શું હતી એ તો બોલ, એટલે આપણને યાદ ના આવે. એટલે આવું હોય છે. પણ સ્વામી અત્યંત બુદ્ધિશાળી છે અને અત્યંત એમની તીવ્ર સ્મરણ શક્તિ છે એ આપણને ઘણા બધા પ્રસંગોએ જણાયું છે. પણ મહારાજ આવા બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. અમુક વખતે મહારાજને આમ સ્પોન્ટેનિયસ પ્રશ્નો પૂછાતા, ઘણે બધે ઠેકાણે મહારાજ વિચરણ કરતા, તે કોઈ એવા ગુણભાવી હોય, કોઈ દ્વેષી પણ હોય, કોઈ મોટા અમલદારો પણ હોય, ઓફિસર્સ હોય, પણ ઘણી વખત મહારાજને એવા પ્રશ્નો પૂછી બેસતા. પણ મહારાજ જે રીતે આમ સ્પોન્ટેનિયસ જવાબ આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આટલું બધું વિચરણ કરે છે. એટલે અમુક ઘણી બધી વખતે આમ એકદમ એવા પ્રશ્નો પૂછાઈ જાય, કોઈ પ્રેસ રિપોર્ટર પૂછતા હોય, અત્યારે તો મહારાજના વખતમાં હતા નહીં પણ અત્યારે તો એ લોકો હોય છે, કોઈ એવા ગુણભાવી હોય, કોઈ મહાનુભાવ સ્વામીને મળવા આવ્યા હોય, અને ઘણા વખત કંઈક સ્વામીને પૂછવું હોય તરત પૂછે. પણ શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિની વાત કરી છે કે દુનિયાભરના બધા પંડિતો ભેગા થાય અને શાસ્ત્રનો નિચોડ રૂપ એક પ્રશ્ન તૈયાર કરે, અને એ પ્રશ્ન જ્યારે હું વિચરણમાં નીકળતો હોઉં ને ઘોડાના એક પેંગડામાં મેં પગ નાખ્યો હોય તે વખતે મને પૂછે, 6 મહિના ભેગા થઈને એ લોકોએ ચર્ચા કરીને પ્રશ્ન તૈયાર કર્યો હોય અને મને પૂછે, તો એક પેંગડામાં તમે પગ નાખી દીધો હોય, ઘોડાના બીજા પેંગડામાં પગ નાખો ત્યાં સુધી હું એનો ઉત્તર કરી દઉં, એવી મહારાજની બુદ્ધિ હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ એવી જ બુદ્ધિ છે. શ્રીજી મહારાજ એક વખત ત્યાં અમદાવાદ પધાર્યા અને ત્યાં ઇંગ્લિશ ઓફિસર ડનલોપ સાહેબના ત્યાં મકાને બંગલે પધાર્યા.
ત્યાં થોડી ઔપચારિક વાતચીત થઈ અને ડનલોપ સાહેબે સીધો જ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ વૈષ્ણવો બધા એમ કહે છે કે ચાર સંપ્રદાય છે તો તમે આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય કેમ ન કર્યો, એ શો હેતુથી તમે આ પાંચમો સંપ્રદાય કર્યો છે અને એનો હેતુ શું છે? ત્યારે મહારાજ તો તરત પારખી ગયા કે આવો પ્રશ્ન કે ડનલોપ સાહેબને સૂજે નહીં પણ કોઈક વૈષ્ણવોએ એમને પૂછાવડાયો છે. એટલે મહારાજે તરત જવાબ આપ્યો કે તમારી વાત તો સાચી છે કે ચાર સંપ્રદાયો છે પણ આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે? તો જ્યારે ભાગવતમાં વાત આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતર્ધાન થયા ત્યારે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા અને ઉદ્ધવજી એ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ વિશે ચાલ્યા હતા, એમ અમારા સંપ્રદાયમાં અમારા આશ્રિત જે ત્યાગી વર્ગ છે એ પણ ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે, માટે આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. આ સાંખ્યના મતને આશરેલા છે, આ વૈરાગ્ય છે અને આ અમારી રીતિનીતિ છે. એટલે જેમ તમારે કોઈ બાળક હોય તમે એમ કહો કે આ એના મામા ઉપર ગયો છે, આ એના કાકા ઉપર ગયો છે, આ એની મા ઉપર ગયો છે, એમ અમારો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. એટલે આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય. ખુશ થઈ ગયા ડનલોપ સાહેબ કે મને ઘણા વખતથી મૂંઝવણ હતી પણ મને આ પ્રશ્નનો ઉત્તર યથાર્થ મળી ગયો. મહારાજ એક વખત ભરૂચ સાઈડ પધારેલા અને ત્યાં એક અંગ્રેજ મામલતદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો કે આ વટલવું એટલે શું અને બ્રાહ્મણના હાથનું બધા જમે પણ બીજા કોઈ બ્રાહ્મણ બીજા કોઈના હાથનું જમે નહીં એવું કેમ? ઘણા બધાને આપણને પ્રશ્ન હોય ને કે આ સંતો રસોઈ બ્રાહ્મણના હાથની જ જમે છે, બીજાના હાથની જમતા નથી. તો મહારાજને આવો પ્રશ્ન પૂછાયેલો, મહારાજે બહુ સુંદર જવાબ આપેલો. મહારાજ કે પોતપોતાના ધર્મમાંથી ચલાયમાન થાય ને વટલવું કહેવાય, પણ જ્યાં બીજો પ્રશ્ન છે કે બ્રાહ્મણો કોઈના હાથનું જમે નહીં પણ બ્રાહ્મણના હાથનું બધા જમી શકે એ કેવી રીતે? તો મહારાજ કે જો જેમ વેદો છે એ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે એમ બ્રાહ્મણો પણ ભગવાનના મુખમાંથી પેદા થયા છે અને પછી ક્ષત્રિય છે એ ભગવાનના બાજુબંધમાંથી પ્રગટ થયા છે, જે વૈશ્ય છે એ ભગવાનના સાથળમાંથી પ્રગટ થયા છે અને શુદ્ર છે એ ભગવાનના ચરણાવિંદમાંથી પ્રગટ થયા છે. માટે આ ચાર આશ્રમ છે એટલે ચાર વર્ણ છે અને પોતપોતાના કાર્યો આ પૃથ્વીના વિશે છે તો સમાજ બધી સુવ્યવસ્થા પ્રમાણે ચાલે. એટલે આ બ્રાહ્મણો છે એ શાસ્ત્રોનો બધો અભ્યાસ કરતા હોય, માર્ગદર્શન આપતા હોય અને રાજા અને પ્રજા બંનેને સુમેળે સુખે સાથે રાખે એવા ભગવાન સન્મુખ બધાને કરતા હોય. ક્ષત્રિયો હોય એ બધાની રક્ષા કરતા હોય, વૈશ્ય છે વેપાર કરતા હોય અને શુદ્ર છે સમાજની સેવા કરતા હોય. આ વૈદિક રીત છે, આ પ્રમાણે સમાજ ચાલે તો સુમેળે સમાજ ચાલી શકે. આટલી વાત કહીને શ્રીજી મહારાજ

યથાર્થ ઉત્તર કર્યો ત્યારે આવી રીતે ઘણી વખત મહારાજ અત્યંત મહારાજને આવા પ્રશ્નો સિદ્ધાર્થ પૂછાતા, પણ મહારાજે પ્રશ્નનો યથાર્થ ઉત્તર આપી શકતા. એક વખત શ્રીજી મહારાજને કમલદારે મોઢે પ્રશ્ન પૂછ્યો કે હિન્દુ શ્રેષ્ઠ કે મુસલમાન શ્રેષ્ઠ, ત્યારે મહારાજ કે તમે શું માનો છો. મહારાજ એને સામે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો શ્રીજી મહારાજે, ત્યારે એને એને કહ્યું એમ અમલદારે કે હું તો એમ માનું છું કે મુસલમાન છે એ હિંસા કરવામાં બીતા નથી અને માંસ ખાય છે અને પશુને મારે છે, મૂર્તિ પૂજામાં માનતા નથી, એટલે કનિષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજે બહુ જ ફાઇન અને સોર્ટ ઓફ અ બિટ ડિપ્લોમેટિક આન્સર શ્રીજી મહારાજે તે વખતે આપેલો. મહારાજ કે જો ભગવાન અને સંતનો યોગ થાય તો યવન સરખા જીવ હોય એ પણ ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામી શકે, માટે ઊંચ નીચનો કોઈ ભેદ ન રાખો. ભગવાનને સંતનો જેને યોગ થયો છે અને ભગવાનને સંતની રીતિનીતિ પ્રમાણે વૈદિક માર્ગ પ્રમાણે જે પોતાનું જીવન જીવે છે શ્રેષ્ઠ છે. બહુ સરસ મહારાજે ઉત્તર આપેલો. પણ આવી રીતે મહારાજને પ્રશ્નો પૂછાતા અને ઘણી વખત આવા અણધાર્યા પ્રશ્નો પણ મહારાજને આવતા, પણ મહારાજ એવા બુદ્ધિશાળી હતા કે ગમે તે પ્રશ્નને મહારાજ ઇઝીલી ટેકલ કરી શકતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય છે પાંચ જ ચોપડી ભણેલા, પણ અત્યંત બુદ્ધિશાળી છે અને ગમે તે પ્રશ્ન ગમે ત્યારે ઉદ્ભવે સ્વામી આમ ઇઝીલી ટેકલ કરી શકે છે અત્યંત સાહજિકતાથી. એ પણ આપણને સ્વામીના જીવનમાં અનેક પ્રસંગે જોયું છે. એક વખત તો સ્વામી આમ સાહજિક બોલી ગયેલા, સ્વામી કે હું રૂમમાં બેઠો, પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા, હા સ્વામી કે હું રૂમમાં બેઠો અને બાણું ખોલીને કોઈક અંદર આવે, હજી પહેલો જ પંગ અંદર મૂકે એનો ચહેરો જોઈને મને ખબર પડી જાય કે આ શેની માટે આવ્યો છે. આ એમની અંતર્યામી શક્તિ નહીં, હા એ તો પછી, પણ જે માણસના જીવનમાં લાખો માણસને વ્યક્તિગત મળ્યા હોય, એની વાતો સાંભળી હોય, એના ફેશિયલ એક્સપ્રેશન્સ નજીકથી જોયા હોય, એની બોલવાની રીત, એની બોડી લેંગ્વેજ આટલું બધું નજીકથી ઓબ્ઝર્વ કર્યું હોય, એ માણસ અંદાજ ના આવી જાય. જેમ તમે દુકાન ઉપર કાઉન્ટર ઉપર 5-7-10 વર્ષથી બેઠા હો તો પછી તમે ગ્રાહકને જોઈને આમ સામાન્ય અંદાજ નથી આવતો કે આનો આનો આનો પરચેસિંગ પાવર કેટલો હોઈ શકે, અથવા એની બોડી લેંગ્વેજ કે હાવભાવ પરથી ખબર પડે કે આ ખરીદશે કે નહીં ખરીદે, ખાલી ટાઈમ કાઢવા આવ્યો છે, બાર વરસાદ પડે છે અને છત્રી નથી એટલે દુકાનમાં આવ્યો છે ખબર ના પડે. એમ આપણને એટલી ખબર પડી જાય છે તો આમને ના ખબર પડે આ તો કેટલા બુદ્ધિશાળી છે, અને અમથા આપણા જેવા લાખોને એમને રમાડે છે હવારથી ઉઠીને હાથ સુધી, એટલે અત્યંત બુદ્ધિશાળી છે. પણ સ્વામીને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે અને સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી છે. સ્વામીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું ભવિષ્ય તમે કેવું જોવો છો, સ્વામી એક જ લાઈનમાં ઉત્તર આપ્યો, ભગવાનનું ભજન કરશે અને ભગવાનના નિયમ પાળશે તો સારું જ છે, ધ રેસ્ટ ઓફ ધ થિંગ હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ, બાકીનું એને સમજી જવું પડે, અધર સાઈડ ઓફ ઇટ. પણ સ્વામીએ જવાબ આપેલો. સ્વામીને એક વાત એવું પૂછ્યું કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, તો એ દ્રષ્ટિ એમાં તમારો શું દ્રષ્ટિકોણ છે. સ્વામી કે ટેકનોલોજી એ સારી વસ્તુ છે અને એ ઉપયોગમાં છે, માણસને સુખાકારી છે, પણ ધર્મ સાથે જો એનો સમન્વય થશે તો વધારે સુખાકારી બનશે, નહીં તો હિંસા થશે. બહુ સ્પષ્ટ સ્વામી એ વખતે જવાબ આપેલો કે તમે આમ આ બધા મોડર્ન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વાપરવાનો તમે નિષેધ કરો છો. સ્વામી કે ક્યારે અમે નિષેધ નથી કર્યો, પ્રેમથી બધા વાપરે એ માણસના સુખાકારી માટે છે, પણ એમાં જો વિવેક નહીં હોય તો એ બધી જ વસ્તુ છે એ માણસને નુકસાન કરશે ક્યાંક. એટલે પછી સ્વામી દ્રષ્ટાંત આપ્યું, સ્વામી કે ટીવી જોવામાં વિવેક નથી એટલે આ બધું થાય છે. તો જો આવી રીતે સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી શકે છે અને આમ સ્પષ્ટપણે, સ્વામીને એક વખત એક સભામાંથી ઉતરતા જ એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે ધર્મ ધર્મ વચ્ચે આટલા બધા ઝઘડા કેમ છે. સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ, સ્વામી કે કોણે કીધું ધર્મ ધર્મ વચ્ચે ઝઘડા છે, ધર્મ તો સારું જ શીખવે છે, એક પણ ધર્મગ્રંથ તે એવો વાંચ્યો છે કે જેમાં હિંસાનું પ્રતિપાદન કર્યું હોય. સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કોઈ ધર્મમાં હિંસાનું પ્રતિપાદન નથી કર્યું, એ ત્યાં અહિંસા જ શીખવાડી છે, પણ એના ઇન્ટરપ્રિટર્સ એટલે કે એમાં જે એ લોકો જે આપણને સમજાવનારા છે એના મનમાં એની બુદ્ધિમાં ભેદ રહી જતો હોય એટલે બીજી રીતે એના અર્થઘટન કરતા હોય છે. અને પછી સ્વામી બોલ્યા કે તું સમજી રાખ, ઝઘડા ધર્મના નથી પોલિટિક્સના છે, અને એ લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મમાં ઝઘડો ઊભો કરે છે, બાકી ત્યાં ઝઘડા જ નથી. આજે આ વિચાર આવવો અને આ વિઝન આવવું એ સામાન્ય વ્યક્તિને ન આવી શકે, પણ આવા જેવા શ્રીજી મહારાજ અત્યંત બુદ્ધિશાળી હતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે આપણને દેખાય છે. એટલે આમ એક લૌકિક દ્રષ્ટિએ પણ કદાચ આપણે વિચારીએ તો લૌકિક દ્રષ્ટિએ પણ આટલો મોટો એક સંપ્રદાય ચલાવવો હોય તો જે સીઈઓ ઓફ ધ સંપ્રદાય હોય, પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ, હી હેઝ ટુ બી સો ઇન્ટેલિજન્ટ, આટલા બુદ્ધિશાળી હોવા જ જોઈએ. પણ એ સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આપણે જમીન ખરીદવાની હોય, દુકાન વેચવાની હોય, દીકરા દીકરીના લગ્ન કરવાના હોય, તમે આમ

0: પિક્ચર રિલીઝ કરો એમની પાસે, આમ ચિત્ર રજૂ કરો, અને ઈ સ્ટાર્ટ્સ આન્સરિંગ તરત કહેવા માંડે, આમ કરો આમ કરો આમ કરો. અને બધા જ હરિભક્તોને આપણને અનુભવ છે કે આપણા નાના મોટા વ્યવહારિક પ્રશ્નોમાં જે માર્ગદર્શન સ્વામી આપ્યું છે એ અદ્ભુત માર્ગદર્શન છે, એ જબરદસ્ત માર્ગદર્શન છે. હમણાં સ્વામી ગોંડલમાં હતા અને એક આપણા હરિભક્ત છે મથુરભાઈ મૂળ, એ લોકો પીપળાણા સંપ્રદાયમાં હતા જોગી સ્વામીને, ત્યાંથી પછી આ આપણા સંપ્રદાયમાં આવેલા છે. હવે એમને કોઈ સંતાન કે દીકરા દીકરી છે નહીં, એમના પત્ની પણ કેન્સરને લીધે હમણાં ધામમાં ગયા, એટલે એમની ઈચ્છા થઈ કે બધું એમનું મકાન છે અને બીજું એક બે પ્રોપર્ટી છે બધું આપણે સંસ્થાના નામે લખી દઈએ કે હું છું ત્યાં સુધી હું રહીશ ઘરમાં અને પછી સંસ્થાને બધું અર્પણ થાય, કારણ કે એમને પાછા એમને કોઈ ભાઈ બહેન પણ નથી અને દીકરા દીકરી પણ નથી, એમના પત્ની પણ ધામમાં ગયા, એટલે એમના વિલ કરવાની ઈચ્છા થઈને સ્વામીને ત્યાં ગોંડલ વાત કરી. સ્વામી કે સારું, કોઈ સારા વકીલ પાસે તમે બક્ષિસ દસ્તાવેજ લખાવી લેજો અને પછી અર્પણ કરી દેજો ત્યાં. એટલે કે સારું. થોડા દિવસો પછી સ્વામીને મળવા માટે આવ્યા અને સ્વામી પાછું એમને માર્ગદર્શન પણ આપેલું કે આવા આવા શબ્દો વાપરજો અને આવી રીતે સંસ્થાને ભેટ આપું છે એ રીતે તમે લખાવજો. બધા વ્યક્તિગત મુલાકાતમાં આવતા એની વચ્ચે જ આ વ્યક્તિ આવેલા મથુરભાઈ, અને સ્વામી એમ સાહજિક માર્ગદર્શન આપેલું. તો બે ત્રણ ચાર દિવસ પછી આવ્યા અને સ્વામીને આવીને વાત કરી કે સ્વામી હું મારા વકીલ પાસે ગયો અને મેં એને કહ્યું કે બક્ષિસ દસ્તાવેજ બનાવો અને એમાં આવા આવા શબ્દો તમે લખો. ત્યારે પેલા વકીલે કહ્યું કે ભાઈ આવા શબ્દો લખવાની કઈ જરૂર નથી, અમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટ બક્ષિસ દસ્તાવેજનું હોય જ છે, એમાં એ તમે લખી આપીએ. તો કે મેં ના પાડી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી કીધું છે કે તમે આવા શબ્દોમાં લખી આપો. એટલે પેલા વકીલે એમ કહ્યું કે પ્રમુખ સ્વામી તો પાંચ ચોપડી ભણેલા છે. આ મથુરભાઈ સ્વામીને વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી તો પાંચ ચોપડી ભણેલા છે, એને કોઈ દિવસ લો નું એક પુસ્તકે હાથમાં પકડ્યું નથી, કે એને શું સમજણ પડવાની, કે એને કાંઈ ખબર ના પડે કે આવી રીતે આ શબ્દો લખાય જ નહીં. આટલું બોલ્યા ને સ્વામીને એમ મુખાકૃતિ ફરી ગઈ, અને યુ કેન સી હિમ એઝ અ સી ઓફ બીએપીએસ. સ્વામીને એમ સ્ટાઇલ છે ને, આમ હોઠ પકડી લીધા તરત, આમ આજ નીચલો હોઠ પકડે ને એટલે સમજવાનું કે હી ઇઝ ડીપલી એનગ્રોસ્ડ ઇન સમથિંગ. એમની એક ટિપિકલ ઘણી બધી એમની આદતો છે, એમને કંઈક મશ્કરી શરૂ કરવી હોય તો આ ડાબા હાથની આ વચલી આંગળી છે ને અહીંયા હાથ અહીં જાય, ખબર નહીં અમુક જગ્યા સ્વિચ પડતી હશે, પણ આ બધી અમુક એમની ટિપિકલ આદત છે. આમ જમવા બેસી ગયા શ્રીમદ સદગુણ શ્લોક બોલાઈ ગયો અને થાળ હજી આવ્યો ના હોય તો આમ જમણાથી આમ તબલા વાગતા હોય, આમાં આમાં રાજો હોય, રાજોતી વખતે આમ આંગળીઓ ફરવા માંડે એમની. એટલે આ બધી એમની એક ટિપિકલ આદત છે. પણ સ્વામી આમ એકદમ હોઠ પકડીને સામું જોયે, સ્વામી કેમ પછી શું કીધું કે બા, પછી એમ બોલે કે પ્રભુ સ્વામીને તો શું એ ક્યાં ભણેલા છે કઈ ખબર હોય. સ્વામી આમ જોઈ રહ્યા બી એમ, અને એવા એ દ્રષ્ટિ જે સ્વામીની હતી, આમ આપણે લાગે કે ભગવાન ને સંત આમ એ વિચારતા શું આ જીવ એ શું એના મનમાં સમજતા હશે એમ. એ જે ભાવ હતો ને સ્વામીના ચહેરા ઉપર જબરદસ્ત હતો. બાજુમાં અંબે સંતો ઉભા હતા અને ત્રણ ચાર હરિભક્તો ઉભા હતા. સ્વામી અમારા સંતોની સામે જોઈને કે સ્વામી કે હા કેજો એ વકીલને કે પ્રમુખ સ્વામી મહારાજને બહુ ખબર ના પડે કે આ સંપ્રદાય છે ને એમને એમ ચાલે છે, કેફસી બોલ્યા હતા, કેજો એ વકીલને કે એમને નહીં ખબર પડતી પ્રમુખ સ્વામી મહારાજને કે આ સંપ્રદાય એમને એમ ચાલે છે કે, એટલા કેફથી પોતાનો સો મહિમા ગાયેલો. અને પછી સ્વામી એમ મથુરભાઈ કે નાના સ્વામી આ તો મેં વાત કરી પણ આપણે તો આ પ્રમાણે જ કરવું છે. સ્વામી એમ નીકળતા હતા મથુરભાઈ ત્યાં એકદમ ભાવથી એની સામે જોતા હતા અને જે હસતા હતા, અને સ્વામીને એમ થતું હતું આમ આપણે એમ અનુભવાય કે સ્વામી શું આમ લોકો વિચારતા હશે, શું એની બુદ્ધિ ઉપર લોકોને માન હશે. અને હવે પેલા જિંદગીમાં બક્ષિસ દસ્તાવેજ જોયા નહીં હોય ને લખ્યા નહીં હોય ને એટલી તો એકચ્યુઅલ ડીલ લેન્ડની પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી છે, એના ક્લોઝિંગ એટલા કરી નાખ્યા છે સ્વામીએ. તો એને ક્યાં ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા વિડીયો જોતા જોતા બે ત્રણ જમીનની વિડીયો જે તે સ્થાનિક સેન્ટરોમાંથી મોકલાઈ હોય એમ જમતા જમતા જમે, આમ આમ પાપડ જમતા જમતા આમ જોતા હોય, પછી ફોન પતે ને જમવાનું એટલે કે લાવો ફોન આપણે પેલી બીજા નંબરની જમીન છે ને બહુ સારી છે ને આપણે લઈ લો, વિડીયો ઉપર જમીન જોતા એની જિંદગીમાં પેલા બુદ્ધિ ના ચાલે ખબર છે. પણ સ્વામીની ઘણી વખત બહુ જ આવી ચોઝાડી બુદ્ધિ આપણને દેખાય છે. અમુક માર્ગદર્શન જે આપે છે ઘણા બધા જટિલ પ્રશ્નો હોય બે રીતે, કે જ્યારે બહાર કોઈને બિઝનેસ લક્ષી વેપાર લક્ષી કોઈ પ્રશ્ન હોય અથવા તો ઘણા બધાના કુટુંબોમાં એક જે સામાજિક પ્રશ્નો પતિ પત્નીના હોય દીકરા દીકરીના હોય, અમુક તો એવા ગંભીર પ્રશ્નો ઇમરજન્સી પ્રશ્નો સ્વામી પાસે આવતા હોય છે, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગદર્શન આપે છે એ બહુ અદ્ભુત માર્ગદર્શન હોય છે. એ ઘણા બધા હરિભક્તોને જેને આ પ્રશ્નો ઊભા થયા હોય છે અને જ્યારે એ ફેમિલી કામ કટોકટીમાં આવી ગયું હોય ઇમરજન્સીમાં ત્યારે સ્વામી જે માર્ગદર્શન આપે છે એ બહુ જ અદ્ભુત છે. એની તો મોટી આખી એક પારણ થાય એવી છે, પણ અત્યંત બુદ્ધિશાળી એ સ્વામી આપણને દેખાય છે એ જબરદસ્ત એમનું માર્ગદર્શન છે. એટલે મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા જ આપણને પ્રમુખ સ્વામી મહારાજ બુદ્ધિશાળી દેખાય છે. એટલે આ બે ગુણો આજે આપણે જોયા કે શ્રીજી મહારાજે પોતે પણ સંકલ્પ કરેલો છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી પોતે વાતો કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ સંકલ્પો કરેલા છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી વાતો કરે છે. સાથે સાથે જેવા શ્રીજી મહારાજ બુદ્ધિશાળી હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી છે. આવા સંકલ્પો એમણે કરેલા છે અને આટલા આત્મવિશ્વાસથી પોતે વાત કરે છે, છતાં પણ કોઈ દિવસ એમને લેશ માત્ર કોઈ અપેક્ષા એ બંધાતી નથી કે આટલો મોટો સંપ્રદાય મારે એનો પ્રચાર પ્રસાર કરવો છે તો આપણને કંઈક આવી રાજકીય મદદ મળી જાય, કોઈ મોટા ધનવાનો આપણા સંપ્રદાયમાં સંસ્થામાં સત્સંગી બની જાય તો આપણો સંપ્રદાય ને સંસ્થા આવી શોભી ઉઠે, આટલા વિશાળ ફલક ઉપર આવી જાય એવી અપેક્ષા. હી ડઝ નોટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નથી. બે જ પોતાનો પુરુષાર્થ અને પોતાના ગુરુ અને ઈશદેવની કૃપા, આ બે ઉપર જ પ્રમુખ સ્વામી મહારાજ નભે છે, બાકી એક પણ વસ્તુ ઉપર નભતા નથી. એ આપણને એમના જીવનમાંથી દેખાય. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નહીં અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નહીં. એક વખત શ્રીજી મહારાજ ત્યાં વડતાલમાં બિરાજમાન હતા અને ત્યાં વડોદરાથી શોભારામ શાસ્ત્રી એ મહારાજને દર્શન કરવા આવેલા અને એમણે શ્રીજી મહારાજને આવીને વાત કરી કે મહારાજ મારી એક વિનંતી છે. મહારાજ કે બોલો કે અમારા ગાયકવાડ સરકાર છે અને આટલી મોટી ગાયકવાડ હુકુમત છે, છેક વડોદરાથી માંડી અને અમરેલી સુધી એની હુકુમત ચાલે છે, આટલા મોટા રાજવી છે અને અંગ્રેજો પણ એમને 21 તોપની સલામી આપે છે. ભારતના રાજાઓને અંગ્રેજો એ મિટિંગમાં આવે ત્યારે અંગ્રેજો એમને તોપની સલામી આપતા, 21, 18, 15, 11, 9, 6, 5, 3, 2, 1 એવી રીતે આપતા. એમ 21 તોપની સલામી, તો ગ્વાલિયર સ્ટેટ હતું, ગાયકવાડ સ્ટેટ, હોલકર સ્ટેટ, આ બધાને 21 તોપની સલામી મળતી. તો એક 21 તોપની સલામી વાળી આ સલ્તનત છે, આટલા મોટું ગાયકવાડી સરકાર છે, ગાયકવાડ સાહેબને પોતાને એટલે કે રાજાને પોતાને પેટના દુખાવાનો સખત દર્દ છે અને એમના રાજવૈદથી માંડીને બધા જ મોટા મોટા વૈદ્યો એમાં નિષ્ફળ ગયા છે અને આપ તો આટલા ચમત્કારી પુરુષ છો, ઘણા બધા ઐશ્વર્ય બતાવો છો, મરદાને પણ આપે તો બેઠા કરેલા છે, મહિનાઓ સુધી આપ સમાધિમાં બધાને મોકલો છો, તો આપ જો થોડુંક ઐશ્વર્ય વાપરો અને ગાયકવાડ સરકારને પેટે હાથ ફેરવીને જો એનો પેટનો દુખાવો મટાડી દો અને ગાયકવાડ સરકાર જો પોતે સત્સંગી થઈ જાય અને એમના રાજમાં એ હુકમ ફેરવે કે બધા જ સ્વામિનારાયણના સત્સંગી થઈ જાઓ, તો જેમ બુદ્ધને રાજ્ય આશ્રય મળેલો અને સમગ્ર ભારતમાં બુદ્ધ પ્રસરી ગયેલા, એમ તમને પણ રાજ્ય આશ્રય મળી જાય અને આખા ગાયકવાડી હુકુમતમાં એ તમારો સત્સંગ પ્રસરી જાય. આટલી વાત શોભારામ શાસ્ત્રી પાસેથી સાંભળી અને મહારાજ એકદમ મંદ મંદ હસ્યા. ત્યારે શોભારામ શાસ્ત્રી તો હાથ જોડીને ઉભા રહ્યા અને મહારાજ બોલ્યા, મહારાજ કે શાસ્ત્રી તમારી ભાવના બહુ સારી છે અને અમારા પ્રત્યે આપની લાગણી છે એ બહુ સારું કહેવાય, પણ અમારો એ રસ્તો નથી. મોટા મોટા રાજાઓ હોય એને ધન અને માન, ધન અને એનો સત્તા, એનો એને મદ હોય, ધન અને સત્તાનો મદ હોય, અમને છે એ ત્યાગ અને ભક્તિનો મદ છે. મદ એટલે કે મહારાજને એવું અભિમાન નહીં પણ એ તરફનો ઢળાવ અમને ત્યાગ અને ભક્તિનો છે, અમારે એને બને નહીં. અને અમે તો અમારા સંતો છે એ દેશ પરદેશમાં બધે ફરે છે, એ એમની સાધુતાના દર્શન કરીને એમની વાતો સાંભળીને હજારો ને લાખોને સત્સંગ થશે અને એમ અમારો મહિમા પ્રસરશે એમ અમે ધાર્યું છે. માટે અમારે તો રાજાની કોઈ અપેક્ષા નથી અને રાજ્ય આશ્રયની અમારે કોઈ અપેક્ષા નથી. એટલે મહારાજ લેશ માત્ર પણ અપેક્ષા કદાપી રાખતા નહીં કે પોતાના સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કોઈ એવા મોટા રાજવી છે સત્સંગી થઈ જાય, પ્રેમથી મળે તો વાતોચીતો કરતા, સત્સંગના મહિમાની બધી વાતો કરતા, એની ના નહીં, સંબંધો સારામાં સારા રાખતા, પણ અપેક્ષા નહીં, એક્સપેક્ટેશન કોઈ પણ પ્રકારનું નહીં કે આ મોટા રાજાને સત્સંગી થઈ જાય, પ્રયત્ન કરતા પણ એ થઈ જાય તો મને આટલું સારું થાય ને પછી એની પાછળ જ એક બધી શક્તિઓ લગાવી દે એવું નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ એ બધા મોટા મોટા માણસો ઘણા બધા મળે છે. આપણે જોઈએ છીએ મોટા મોટા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ મળતા હોય છે, મોટા મોટા મિનિસ્ટર્સ અને ચીફ મિનિસ્ટર્સ બધા મળતા હોય છે, આમ પંચાંગ પ્રણામ કરતા હોય છે, સ્વામીને દંડવત કરતા હોય છે, પણ સ્વામીને એની સાથે બધી જ રીતે એ અધ્યાત્મ વાર્તાઓ કરતા હોય, પણ અપેક્ષા નથી કે આ સત્સંગી થઈ જાય તો મારો સંપ્રદાય ને મારી સંસ્થાને ઘણો બધો લાભ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ભાદરામાં હતા અને આપણે બે યુવકો સુરેશ અને કાંતિ અત્યારે બંને સાધુ છે, યજ્ઞેશ સ્વામી ને યોગેશ સ્વામી, એ સ્વામીની સાથે આમ વિચરણમાં હતા. સ્વામી જમતા હતા ત્યારે સહેજે વાત નીકળી કે સ્વામી દક્ષિણ ભારતમાં એક સંત છે, પછી એ સંતનું નામ આપ્યું એમણે કે દક્ષિણ ભારતમાં એક સંત છે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે અને આમ હાર કાઢે, સોનાનો ચેઇન કાઢે, આમ જ હવામાંથી સીધો ચાંદલો તમને કરી આપે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે. તો મોટા મોટા એ મિનિસ્ટર્સ અને કેબિનેટ મિનિસ્ટર્સ અને મોટા મોટા આઈએસ ઓફિસર્સ પણ બધા એમના અનુયાયી છે અને ત્યાં એમના સંપ્રદાયમાં સેવા આપતા હોય છે, એમના પ્રવચન સાંભળવા જતા હોય છે. એમ તમે તો મહા ઐશ્વર્યવાન છો, તો તમે પણ એવા થોડાક ઐશ્વર્ય બતાવવાના હવે ચાલુ કરી દો તો ગાંધીનગર અક્ષરધામ બંધાય છે અને ભવિષ્યમાં દિલ્હીમાં બાંધવાનું છે, ત્યાં આપણે પણ કરોડોની સેવા આવવાની શરૂ થઈ જાય. સ્વામી આમ જમતા હતા અને સ્વામી આમ સાહજિક આમ હસ્યા. એટલે પછી સુરેશે ફરી વખત વાત કરી કે સ્વામી અમારી ઈચ્છા છે કે કદાચ વધારે નહીં પણ તમે બે જ ફેમિલીમાં મોટો ચમત્કાર કરો. સ્વામી કે કયા? કે બાપા ટાટા અને બિરલા બેમાં, કે ટાટા અને બિરલા બે ફેમિલીમાં ક્યાંક ગમે તેમને દીકરા દીકરી નાના મોટા ગમે તે પણ બે ફેમિલીમાં ક્યાંક તમે સહેજ ચમત્કાર જણાવો તો ઘણું મોટું કામ થઈ જાય એમ. અને ઘણી વખત એવું સ્વામીના ઘણા બધા ફેમિલીમાં ચમત્કાર હોય છે. આ તો વચ્ચે એક પ્રસંગ છે, ત્યાં બોચાસનમાં આપણા એક ત્યાં સેવક હશે અને પછી એનું જરા મન બગડ્યું અને થોડાક પૈસા લઈને મંદિરમાંથી એ ભાગી ગયેલા. પણ થોડા દિવસો પછી રાત્રે એ સૂતો હતો તો સ્વામી એમને ઉઠાડ્યા. દિવ્ય દેહ સ્વામી તો એ વખતે અમદાવાદ બાજુ હતા. સ્વામી કે આ ઠાકોરજીનું ધન છે, તું રાખીશ નહીં, આમાંથી તારું ધનોત્પનોત નીકળી જશે, આ પાછું જઈને તું ત્યાં ત્યાગવલ્લભ સ્વામી પાસે દંડવત કરીને માફી માંગીને તું આપી આવ, અમે ભગવાનને પ્રાર્થના કરશું સેવા સારી થાય, તને સારો વ્યવહાર થશે, પણ તે સારી સેવા કરી છે, થોડાક માટે મન બગડે છે, તારું મોક્ષ બગડશે, આ ઠાકોરજીને આપી આવ. પેલા બીજા સ્વામી દિવ્ય દેહ આવી ગયા સીધા બેડરૂમમાં જ આમ, બીજા બીજી સાઈન બોચાસન આપી ગયેલા. આ પ્રસંગ યાદ કરીને એક વખત સાંઈ બોચાસણ હતા ને જન્મંગલ સ્વામી, એમને સ્વામી સાથે બોલવાની બહુ છૂટ, તો જન્મંગલ સ્વામીએ સ્વામીની વાત કરી કે તમારામાં ઐશ્વર્ય તો છે જ, કે તમે પેલાને ભૂતો તો ઉઠાડીને ઠાકોરજીના 200-500 રૂપિયા તે પાછા અપાયા, તે આવું કોક દાડો કોક મોટા બિઝનેસ ફેમિલીમાં કરતા હોય તો રાત્રે ને ઉઠાડીને કંઈક વાતો કરતા હોય તો કે છે, અને તમારે મૂળતો ઐશ્વર્ય તો સરખું જ વપરાવાનું. જન્મંગલ સ્વામી કેલ્ક્યુલેશન ગણાવતા હતા કે તમારે ઐશ્વર્ય તો સરખું જ વપરાય ને, તમે સત્સંગીને દર્શન આપો કે બિન સત્સંગીને કે મોટા માણસને, કે પછી આમ પછી હસતા હસતા કે આમ દેશમાં દિવ્ય દેહ પ્રગટ થાવ તો માઇલેજ પ્રમાણે ઓછો ખર્ચો ને અમેરિકા તો વધારે ખર્ચો થાય એવું છે કે? સ્વામી એકદમ ખગાડ હસવા માંડ્યા. જન્મંગલ સ્વામી કે બે ચાર જગ્યાએ દર્શન આપો તે વળી પછી આપણે મોટા મોટા મંદિરો કરવા છે બધું કામ ચાલે. સ્વામી કે જન્મંગલ તમે આપો કે તમે બધા દર્શન આપો. જન્મંગલ કે મારી પાસે હોત તો તમને પૂછવા ઉભા રહેત કે, અમારી પાસે હોત તો તમને પૂછવા ઉભા રહેત કે. એટલે જેમ ભગવત ચરણ સ્વામી ઘણી વખત કહે છે કે તમારે છે ને મને તમારી પાસે છે ને એનો 50% ઐશ્વર્ય આપી દો, તમારે ખેડા જિલ્લાની ચિંતા રહ્યા નહીં, તમારી પાસે જેટલું છે ને એમાંથી થોડોક આમ 50% મને આપી દો તો આમ તમારે ચિંતા ના રહે. સ્વામી કે 50% આપ્યો છે ને એટલે જ આ બધું કામ થાય છે, નહીં તો થાય નહીં કે. હસતા હસતા સ્વામીએ વાત કરેલી કે સ્વામી કે જો ઐશ્વર્ય છે ને એ જીવથી જીરવાય નહીં, એ ભગવાન અને મોટા પ્રતાપી પુરુષો હોય મહાન સંતો એ જ ઐશ્વર્ય જીલી શકે, બાકી બીજાથી અંતર્યામી પણ એને ઐશ્વર્ય જીરવાય નહીં. આ બધી વાતો કરે એટલે આ વખતે ભાદરામાં સૂર્ય છે કે સ્વામી આ બંને તમે સત્સંગ કરાવો એટલે કાર્યક્રમ બધા પૂરા. સ્વામી કે જો આ બધા મોટા માણસો કહેવાય એને મહારાજે નથી લખ્યું વચનામૃતમાં અને મહારાજે શોભારામ શાસ્ત્રીને નહોતું કહ્યું કે ભાઈ એને ધન અને સત્તાનો મદ હોય, અને સ્વામી કે આપણે ભક્તિ અને ત્યાગનો માર્ગ છે. સ્વામી કે આપણે ત્યાંને સત્સંગ કરાવવા જઈએ ને શુભ હેતુથી ગયા હોય ને તો એમ જ સમજે કે આ તો પૈસા માંગવા આવ્યા છે, સીધું પહેલું જ એમ સમજે. એટલે સ્વામી કે ટાટા હોય પણ ટાટા થઈ જાય અને પછી સત્સંગ થાય નહીં, એની કરતા આપણે જે રીતે ચાલે છે એ રીતે બરોબર છે. સ્વામી કે એમ કરો તમે બંને જણા માળા ફેરવો કે એ બંને જણાને સત્સંગ થાય ને એટલે પૂજામાં એક એક માળા ફેરવો. ત્યારની લગાડી દીધી છે બેને કે તમે બંને જણા એક એક માળા ફેરો કે બેને સત્સંગ થશે કે. એ કે સ્વામી અમારી માળાથી શું થાય, આ તમે માળા ફેરો તો થાય. અને સ્વામી એકદમ ભાવમાં બોલ્યા, સ્વામી કે અમે માળા ફેરવી એટલે તો તમે બંને જણા આવી ગયા, બાકી તમે બંને આવ્યા હતા કોલેજમાં ભણતા હતા, યોગેશ બધા ગોલ્ડ મેડાલિસ્ટ છે અલ્લી જઈને કોલેજના. સ્વામી કે તમે સાધુ થવા બે જણા આવી ગયા, અમે માળા ફેરવી એટલે તો આવી ગયા. એટલે એમને કોઈ પણ જાતની એવી અપેક્ષા નથી, કોઈની પાસે ગમે તે મોટા રાજવી કે ધનવાન હોય ને સત્સંગી થઈ જાય એવી અપેક્ષા લેશ માત્ર પણ પ્રમુખ સ્વામી મહારાજને નથી. અને ગમે ત્યારે પોતે ઐશ્વર્યવાન છે, સમર્થ છે અને મોટું ઐશ્વર્ય બતાવવાને સમર્થ છે, છતાં પણ ઐશ્વર્યનો માર્ગ એ આપણા સંપ્રદાયનો માર્ગ નથી. એ મહારાજે પણ કોઈ દિવસ નથી અપનાવ્યો. એટલે કે સમાધિ પ્રકરણ ચલાવ્યું એ તો મહારાજે પોતાનું પૂર્ણ પુરુષોત્તમ પણ સ્થાપ્યું, પણ એ સંપ્રદાયમાં કંઈ ચાલુ લાંબે ગાળે સુધી પોતાની હયાતી દરમિયાન પણ મહારાજે નથી રાખ્યું. એટલે ઐશ્વર્ય ઉપર વી આર નેવર બેન્કિંગ અપોન દેટ, કોઈ દિવસ એની પર આપણે આધાર જ નથી. આ જ્ઞાન સમાધિ, આ જ્ઞાન સમાધિ, જેમ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને બંનેને પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ સમાધિ કરાવતા અને તમે કરાવો ને, સ્વામી કે હવે જ્ઞાન સમાધિ, હવે સમજણ કરવાની અને સમજણથી બધું નાશવંત સમજી લેવાનું. એટલે આ સમાધિ, જે સારંગપુરમાં કેલા લાવેલા જાદુગર, એમણે બધા રાત્રે બધા થોડા ખેલ બતાવેલા સંતોની સભામાં. સ્વામી રાત્રે આરામમાં જતા હતા ત્યારે બધા સંતો ત્યાં દર્શન કરતા અને સંત સ્વરૂપ સ્વામી કે સ્વામી આ કેલા લે બધું આવું આમ કરે ને આ કાઢે ને આમ કરે ને આમ કાઢે, તમે થોડુંક કરો ને કે છે. સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કે સ્વામી કે બીજું તો શું નીકળવાનું, પણ આ અમે ગાતરિયું ઝાપટ્યું એમ તમે બધા ના આવી ગયા અહીંયા, નહીં તો કે આવે વાત આ ગાતરિયું ઝાપટ્યું કે હોય ને કે હવે તમે સાધુ થઈ ગયા. એટલે એ માર્ગ આપણો નથી, પણ એ અપેક્ષા પણ ભગવાન અને સંતને લેશ માત્ર નથી, એ એના જીવનમાં આપણને દેખાય છે. ત્યારે એ વિશેષતા મહારાજની હતી એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. એક છેલ્લો પ્રસંગ કહી દઈએ આપણે કે જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એટલે ઇઝ અ વેરી ઓપન હાર્ટેડ પર્સન, એમને કંઈ એવી છુપાવવાની વાત નથી. અને જેવા પોતે અંતરે છે એવા પોતે બાહ્ય દેખાય છે, કોઈ દિવસ આટાટોપ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો એક દોષ છે જેના પ્રત્યે તમને અત્યંત ખાર છે, એટલે કે અત્યંત તમને એમ છે કે આ તો દોષ ના જ હોવો જોઈએ, આ તો ખરખોટો જેના પ્રત્યે તમને એકદમ આમ ક્રૂર દ્રષ્ટિ હોય. ત્યારે સ્વામી બોલ્યા કે મને દંભ નથી ગમતો. કોઈ દંભી માણસ હોય ને એને હું જોઈ જ ના શકું, પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. કે કોઈ હોય એના કરતા વધારે દેખાડવાનો પ્રયત્ન કરે ને માણસ, સ્વામી કે મને ગમે જ નહીં. પછી એ લૌકિક હોય, કઈ બુદ્ધિની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, આવડતની દ્રષ્ટિએ, એ હોય એના કરતા વધારે દેખાવાનો પ્રયત્ન કરે ને, જે સાહજિક આપણા એક એકના બ્લડના કણે કણમાં વણાયેલો દોષ તો દોષ, અને આપણે ગુણ સમજી બેઠા તો ગુણ પણ છે કે નહીં. દંભ એ માણસની સાહજિક પ્રકૃતિ છે. હી ટ્રાઈઝ ટુ શો મચ બેટર દેન વોટ હી એકચ્યુઅલી ઇઝ, એ જે છે એના કરતા ઘણું સારું દેખાવાનો પ્રયત્ન આપણે કરીએ જ છીએ અને સતત અંતરમાં ઝંખના રહે છે આપણને. સ્વામી કે દંભ તો મને ગમે જ નહીં, અત્યંત નિખાલસ પ્રકૃતિના. એમ શ્રીજી મહારાજ પણ અત્યંત નિખાલસ. પ્રથમના 37માં વતનામૃતમાં મહારાજ કહે છે કે આપણે દેહ નથી ને આપણે આત્મા છીએ. આ વાત કરી અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પણ આ દેહભાવ ભૂલવો, સગાવાલા અને આપણું ગામ નામ ઠામ બધું ભૂલવું એ અત્યંત અઘરું છે. અને એમ કહીને મહારાજે પોતાના સાથળને વિશે, એ નાનપણમાં એ ત્યાં ઝાલિયા તલાવડી પાસે રમતા હતા અને ખાપો વાગેલો તો એ મહારાજે દેખાડ્યો સભાજનોને. અને મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે અમે સ્નાન કરવા જઈએ કે વસ્ત્ર પરિધાન કરીએ, અમને અમારા સાથળ ઉપર એ ડાઘ દેખાય ત્યારે અમને એ તલાવડી અને અમને એ ઝાડ ને વૃક્ષ યાદ આવી જાય છે. હવે સભામાં તમે બધા સંતો ને હરિભક્તો બેઠા છો, ખાસ કરીને તો ત્યાગીઓ, જેને આવી રીતે પોતાનો પૂર્વાશ્રમની કોઈ વાત ન યાદ આવતી હોય એ ઉભા થાવ. હવે શ્રીજી મહારાજે પોતાની આવી વાત કરી પછી કોઈ એમ કે ના મને નથી યાદ આવતું. મહારાજ એટલા જ ફર્સ્ટ ક્લાસ રીતે ચેકમેટ કરી દીધા ને બધાને, રાજા મરે નહીં હલે નહીં. ચેસમાં ખબર છે ને એક પોઝિશન એવી જાય કે રાજા મરે નહીં હલે નહીં, ચેકમેટ કરી દીધા એમ. સ્વામી મહારાજે બધાને ચેકમેટ કરી દીધા. એટલે પછી મહારાજે બધી આપણે દેહ નથી ને આપણે આત્મા છીએ બધી વાતો કરી, પણ અત્યંત નિખાલસ ભાવે. શ્રીજી મહારાજની વખતે એમ ન થયું કે સામે બેઠેલા બધા ત્યાગીઓ છે, મને પૂર્ણ પુરુષોત્તમ માને છે, હું આવી વાત કરીશ તો એ લોકોને એમ થશે કહો. મહારાજને પણ ઘણી વખત પ્રસંગે ટાણે કંઈક એવું દ્રશ્ય જુએ ને પોતાના પૂર્વાશ્રમ યાદ આવી જતો હશે. તો આ મહારાજ પાસે આપણે કલ્યાણ લેવું છે તો આપણે આપણા દેહભાવ કેવી રીતે ભૂલી શકશું, એવો ભાવ આ લોકોના અંતરમાં થઈ જશે હું આવી વાતો કરીશ તો, એવું મહારાજને શંકા ના રહી. મહારાજ તો એકદમ નિખાલસપણે જેમના અંતરમાંથી વાત બહાર કરી દીધી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એમને મનમાં એવું નથી કે અત્યારે મારી આટલી બધી પ્રશંસા થાય છે, હજારો લોકો મારી જય બોલાવે છે, લાખો લોકો મારો ફોટોગ્રાફ એમના ખિસ્સામાં કે એમના પર્સમાં કે એમના બેડરૂમમાં કે લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ ઉપર રાખે છે અને મને એમનો ગુરુ સમજે છે અને મને મોક્ષનો દાતા એમના સમજે છે, તો મારી અતિ સામાન્ય વાત કોઈક વખત હું કરીશ અથવા તો આમ સાહજિક વાત કરીશ તો હું એકદમ મારા દરજ્જા ઉપરથી એ લોકોના હૃદયમાં ઉતરી જઈશ, એવી બીક એ પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર નથી. અત્યંત નિખાલસ છે. કોઈ વખત જો કોઈ પ્રસંગ ઊભો થયો તો સ્વામી સાહજિક પોતાથી કોઈ વખત ભૂલ થઈ હોય, પોતાનો કોઈ એવો પ્રસંગ રમૂજી હોય કે પોતે એવા કોઈ પ્રસંગે આમ સહેજે આમ ખ્યાલચૂક થઈ ગયો હોય, પોતાના એવી કોઈ વાત હોય તો સ્વામી આમ સાહજિક કરતા હોય છે. એ વખતે તમે એમનો ચહેરો જો, એમની આંખો જો, તો લેશ માત્ર ઝાખપ નથી અનુભવતા, લેશ માત્ર આમ પાછા પડતા એવું નથી અનુભવતા, નિખાલસપણે જેવા પોતે અંતરે છે એવા બાહ્ય રીતે પોતે પ્રદર્શિત થાય છે. આ નિખાલસપણું છે ને અત્યંત દુર્લભ ગુણ છે, એ સહેજે સંભવે નહીં. કદાચ કોઈ સાધનાએ કરીને સિદ્ધ થયો હોય ને તો એ નિખાલસપણું આવવું એ અત્યંત દુર્લભ છે, પણ આ તો આવા મહાસિદ્ધ પુરુષો હોય એમાં સંભવે. તો મહારાજ આવા નિખાલસ હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે. જો આજે એમના મેનેજમેન્ટ વિશે દેશ પરદેશમાં કેટલું બધું એ બધી વાતો થાય છે અને કેટલા બધા લોકો એમના વખાણ કરે છે સ્વામી માટે. કુરિયન સાહેબ છે એ પદ્મવિભૂષણ થયેલા છે અને ઓપરેશન વ્હાઇટ ફ્લડ એમણે કર્યું છે, એશિયાની મોટામાં મોટી મિલ્ક ડેરી એમને આણંદમાં સ્થાપેલી છે. એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ જોઉં છું ત્યારે મને મારું કાંઈ જ જણાતું નથી. આવી પવિત્રતા, આવી શુદ્ધતા કેટલું સારી રીતે સંચાલન કરી શકે એ મને પહેલી વખત ખ્યાલ. રમણીકભાઈ અંબાણી છે એ કહે કે આ રિલાયન્સમાં 10,000 માણસો કામ કરે છે અને કે આ 10,000 માણસો છે એનું સંચાલન કરતા કરતા તમને કેટલી બધી તકલીફ પડે છે, ત્યારે સ્વામી આટલા બધા સંતો અને આટલા બધા સ્વયંસેવકો અને હરિભક્તોનું આટલું સુંદર રીતે બધાને પ્રેમથી હળીમળીને સંચાલન કરે છે, એક એક દુનિયાની આઠમી અજાયબી કહી શકાય. એવી બધી વાતો આ મોટા મોટા માણસો બધા કરતા હોય છે. અમેરિકામાં સંત ચટવાલ છે, આખી હોટલ જેન્સ છે, એ કે મેં મારા દીકરાને સ્વિટ્ઝરલેન્ડમાં માસ્ટર્સ તો કરાવ્યું મેનેજમેન્ટનું, પણ સાથે એના ટ્રેનિંગમાં 6 મહિના હમણાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફેરવું ને તો 2 વર્ષ કરતાં વધારે શીખી જાય. એટલે આટલું બધું લોકોને સ્વામીના મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ છે, આવો ભાવ છે. પણ ઘણી વખત આમ સ્વામી પણ સાહજિક વાત કરતા હોય છે. એક વખત આ સંબંધી બધી વાતો ચાલતી હતી, સ્વામી કે આ બધા બોલે છે, પણ એક વખત તેવું થયેલું કે હું બહુ નાનો હતો એટલે સ્વામી તે વખતે છે ને સાધુ નહીં થયેલા અને હજી આમ ત્યાં યુવક તરીકે જતા અને શાસ્ત્રી મહારાજની સાથે ફરતા અને સનાતન સ્વામી પણ ઘણી બધી પ્રસંગોની વાત કરે છે. ત્યારે એક વખત મોટા સ્વામીને કીધું કે જા તું કાળી દ્રાક્ષ લઈ આવ અને આ બીમાર છે તો આપણે એમને કાળી દ્રાક્ષ જમાડવી છે. તો સ્વામી ગયા તો ખરા વડોદરાની બજારમાં, એટલા બધા મંદિરથી બહાર નીકળ્યા. સ્વામી કે મને મનમાં વિચાર આવે દ્રાક્ષ કાળી હોય કેમ, સ્વામી કે મને એમને વિચાર આવે કે આ દ્રાક્ષ કે દ્રાક્ષ તો લીલી જ હોય કે કાળી દ્રાક્ષ શું હશે કે છે. સ્વામી કે હું થેલી હાથમાં થયા સ્વામીને, સ્વામી કે હું તો બજાર તરફ ચાલે પણ આમ જોવે કે કાળી દ્રાક્ષ કેવી રીતે હોય. અને પછી ત્યાં જઈને કે સ્વામી કે આપણને તો બોલવાની હિંમત ચાલી નહીં, પેલા દુકાનદારને જઈને એમ કઈ ખબર કે કાળી દ્રાક્ષ આપો. અને સ્વામીએ કાળી દ્રાક્ષ જોયેલી જ નહીં કોઈ દિવસ, દ્રાક્ષ હંમેશા ગ્રીન ગ્રેપ્સ જ જોયેલી. સ્વામી કે ત્યાં હું તો ખચકાણો પેલા પાસે માંગતા કાળી દ્રાક્ષ આપો રે. સ્વામી ત્યાં જઈને કીધું દ્રાક્ષ આપો એમ, એટલે પેલા તો જે રેગ્યુલર જે ગ્રીન ગ્રેપ્સ આવતી હોય લઈને સ્વામીને આપી અને પાછા લઈને સ્વામી થેલી મોટા સ્વામીને આપી હોટલાદરા મંદિરે. અને મોટા સ્વામી તો આપણે જાણીએ છીએ કે આવો કોઈ પ્રસંગ બને તો સીધો એમનો પારો આસમાને ચડી જાય. તો થેલી હાથમાં લીધી ને આમ ખોલી તો અંદરથી તો લીલી દ્રાક્ષ નીકળી. સ્વામી તો સામે ઊભા હતા, પેન્ટ શર્ટ પહેરેલું તો પ્રમુખ સ્વામી મહારાજ આમ સામે ઉભેલા આમ એકદમ નાના એમની ઉંમર. તો સ્વામી મોટા સ્વામી કે આ શું લાયા તું, એટલે કે તમે કીધું તું દ્રાક્ષ ડફોડ મૂરખ અમે કાળી દ્રાક્ષ મંગાવેલી. સ્વામી એકદમ નિખાલસ પડે, સ્વામી કે કાળી દ્રાક્ષ થોડે હોય કે છે. મોટા સ્વામી કે એટલે મોટા સ્વામી પછી શબ્દ બોલે કે બુડથલ મૂરખ શું કે નાની કાળી દ્રાક્ષ જોઈ નથી કે ખાધી નથી કોઈ દિવસ કે કાળી દ્રાક્ષ આવી હોય કે જોવા હોય એમ કે કોઠારમાં થોડી કંઈક પડી હશે બતાવી કાળી દ્રાક્ષ. સ્વામી કે ત્યારે વળી આપણે જોઈ કે કાળી દ્રાક્ષ આવી હોય. હવે જો પોતાના મેનેજમેન્ટની આટલી બધી મોટી વાતો થતી હોય પણ પોતાના જીવનની આટલી સાહજિક વાત જો તમે આપણે બહુ વિચારીએ ને તો આપણને ખબર પડે. મોટા માણસો ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમુક દરજ્જે પહોંચી જાય ને આવો કોઈક પ્રસંગ હોય ને દે ટ્રાય ટુ હાઈડ ઇટ, એ સંતાડી દે, એ બહાર ન કાઢે, તો લોકોને એમ થાય કે ઓહો આટલી સામાન્યની શરૂઆત હતી, ઠીક હવે આ તો ભગવાનની કૃપાથી ત્યારે મોટો થઈ ગયો, બાકી પહેલાં આપણા જેવો જ હતો. એવું લોકોને ભાવ ન થઈ જાય, એની લોકોને બીક હોય, દે ફિયર ઇટ, પણ સ્વામીને એવું કોઈ ફિયર હતું, એકદમ નિખાલસપણે. એક વખત તો ત્યાં મુંબઈમાં હતા અને રાત્રે જમતા હતા, અને જમતા જમતા વચ્ચે જ એક સેવક સંત ત્યાં આવીને પાણીપુરીની આખી તૈયાર થયેલી થાળી મૂકી, અંદર 8-10 પાણીપુરી હતી. વલ્લભ સ્વામી એમ પૂરી હાથમાં લીધી, મસાલો મૂક્યો અને પછી અંદર પાણી રેડ્યું અને સ્વામીને કે લો જમો. સ્વામી કે આ શું છે? 91 સંખે બાપા તો પાણીપુરી છે, એમ કહીને સ્વામીને હાથમાં આપી. સ્વામીએ પથ્થરમાં મૂકીને ચોળી લીધી. આમ વલ્લભ સ્વામી તો એમની ભાષામાં બોલે, ખાતા ક્યાં આવડે છે. એટલે વલ્લભ સ્વામી ખાતા ક્યાં આવડે તમને, કે આમ ખવાય પાણીપુરી? કે સ્વામી કે આ તો આપણે તે કાપી મેં પથ્થરમાં મૂકી, કે એમ ના ખવાય કે કાઢ નાખો બહાર. કે સ્વામી ના ભલે રહી, કે હવે અંદર ખાઈ લો. કે અને પાણીપુરી છોડી નાખી. વલ્લભ સ્વામી કે હું બીજી તૈયાર કરીને આપું, આખી મોટા મૂકવાની હોય. સ્વામી કે સારું. પછી સ્વામી જમતા હતા, કઈક રિપોર્ટિંગ ચાલતું. વલ્લભ સ્વામી બીજી પૂરી તૈયાર કરી, મસાલો ભર્યો, અંદર પાણી મૂકી, પછી સ્વામીને હાથમાં. અને સ્વામી પેલાનું આમ કોળીઓ ચાવતા હતા અને હાથમાં પાણીપુરી હતી સ્વામીને. અને સ્વામી કઈક રિપોર્ટિંગ જોતા હતા. અને વલ્લભ સ્વામી છે ને આમ નીચે હાથ અડે નહીં એવી રીતે નીચે હાથ રાખી મૂક્યો, કારણ કે વાત વાત માં પેલા સાથે વાત સાંભળતા સાંભળતા પત્ર મૂકીને ચોડી નાખે તો પાછું. એટલે આમ આમ હાથમાં પાણીપુરી હતી. સ્વામી આમ ચાવતા ચાવતા આગલો કોળીઓ ચાવતા પેલા સામે જતા, વલ્લભ સ્વામી આડો હાથ મૂકી રાખ્યો આમ આમ આમ. ક્યારે જો નીચો હાથ કરે તરત આમ આડો હાથ પડે ને, આડો રે ને, કે ખાવાની. પછી આમ સ્વામી આમ જમીને આપી સહેજી આમ બીજો કોળીઓ લેવાની આમ વૃત્તિ. આમ હાથ નીચે ગયો ને વલ્લભ સ્વામીનો હાથ અથડાયો નીચે. વલ્લભ સ્વામી હાથ આમ કાંડેથી ઊંચો કર્યો કે આ જમો સીધું મોઢામાં મૂકો. સ્વામી કે આખી મોઢામાં મૂકવાની? તો કે આ સ્વામી કે પણ આમાં આટલું બધું પાણી છે ને આપણે ચાવી અને બહાર નીકળે તો. વલ્લભ સ્વામી કેમ થોડે બહાર નીકળે? કે આ કઈ મોઢે મૂકી દો, કે આવી બે બે જતી રહે. કે વલ્લભ સ્વામી કે આવી તો બે જતી રહે કે અંદર એક સાથે મૂકી દો મોઢામાં. કે સ્વામી એમ એકદમ મોઢા સુધી આમ નજીક લઈ ગયા આમ. અને હી વોઝ સિરિયસ, હી વોઝ હી લુક્ડ વેરી ઇનોસન્ટ. એક બાળક જેવું ઇનોસન્સ એમના ચહેરા ઉપર હતું, પણ હી વોઝ સિરિયસ ઇન ટ્રાઇંગ ઇટ. એટલે સ્વામી એકદમ આમ આમ પૂરી આમ નજીક લઈ ગયા ને, પછી સ્વામી મોઢું પડું કર્યું. વલ્લભ સ્વામી કે પડું કરી મૂકી દો અંદર, કે મૂકી દો અંદર આમ આમ થયું. સ્વામી કે તું ઉભો રહે, ધક્કો ના મારીશ, ભટકાશે દાંત જોડે. સ્વામી કે તું ભટકો માં ધક્કો માં દાંત જોડે ભટકાશે, ફૂટી જશે. એટલે વલ્લભ સ્વામી કે મૂકી દો અંદર. સ્વામી અડધી પૂરી અંદર મૂકીને પછી સ્વામી બહાર કાઢી. સ્વામી કે પૂરી બહુ મોટી છે, મારાથી એક કોળિયમ નહીં જાય અંદર. કે વલ્લભ સ્વામી કે લાવો પાછી. એમ કહીને પાછી લીધી હાથમાંથી, કે હવે નાની શોધી આપ. એમ કે નામ આમ શોધી એક નાની, અને એનાથી નાની હતી ને પૂરી આમ શોધી. અને પછી એ સ્વામીને આપીને સ્વામી કે મોઢા મૂકો. અને પછી સ્વામી આમ મોઢા મૂકી ત્યાં બીજા આમ માન માન ચાવતા ચાવતા પૂરી કરી. પછી સ્વામી ધીમે ધીમે કે હવે તાર જે મૂકું ને બધું ભેગું અહીં મૂક, હું ખાઈ લઉં છું, કે મને આ નહીં ફાવે. એટલે આટલી વાત નહીં તો બીજા માણસ એમ થાય કે હવે આટલા વખતથી આ દેશ પરદેશમાં બધે ફરે છે, પાણીપુરી અરખી મોઢામાં નહીં મૂકી શકતા હોય. પણ આમ સ્વામીને આમ ઘણી વખત આટલી સાહજિક નિખાલસતા એમને લાગે નહીં વર્તનમાં. આટલો પ્રસંગ બને, સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી બેઠા હતા. એને સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ પૂર્વાશ્રમમાં પહેલા કોઈ વખત પાણીપુરી ખાધેલી કે નહીં? સ્વામી કે ગામડા ગામમાં કુદાળ કોઈ પૂરણપુરી પાણીપુરી બનાવે કોઈ જોઈ નથી કોઈ દિવસ. કે સ્વામી કે આ તો સાધુ થયા પછી કોઈ કુદાળો ક્યાંક ખાધી હશે તો જોયે છે. એકદમ સાહજિકતાથી જબરજસ્ત નિખાલુસ પણ કહેવાય. આ ખરેખર આપણે વિચારીએ ને તો આ લેવલ ઉપરથી આ બોલવું અને આ વિચારવું અને આ વ્યક્ત થવું, ટુ એક્સપ્રેસ આવી રીતે, એ બહુ જ અઘરું છે. પણ સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું પાણીપુરી, સ્વામી કે પાણીપુરી કુદાળ ખાધેલી નહીં. અને એમાંથી બધી વાતો આગળ ચાલી. સિદ્ધેશ્વર સ્વામી પૂછ્યું સ્વામીને કે સ્વામી આમ વડોદરા ગયેલા નાના હતા ત્યારે? વડોદરા કેટલી વખત ગયેલા? તે જમાનામાં તો ગામડા ગામમાંથી વડોદરા જવું આજથી 70-80 વર્ષ પહેલા. સ્વામી કે તે વખતે ગામડેથી કોઈ વડોદરા શહેરે આવે ને તો મુંબઈ ગયો એવું લાગે, મુંબઈ જાય ને તો જાણે પરદેશ ગયો ને એવું લાગે, અને મુંબઈ જઈને કોઈ પાછો આવે ને તો ગામમાં એનું સમયું થાય. તો કે સ્વામી તમે, સ્વામી કે અમને તો નાના છોકરા બધા રમતા હોય ને તો ગામમાં કોઈ ખેડૂતને ખેતરે જવું હોય ને તો અમને બધાને કે ચલો છોકરાઓ ગાડામાં બેસાડો, એટલે બધા ગાડામાં બેસી જઈએ. ગાડાની રાઈડ મળે ને ખેતર સુધી, સીમ સુધી અમને બધા છોકરાને બેસાડે, પછી ત્યાં ખેતર લઈ જાય અને ત્યાં મોટા ઝાડ નીચે ગાડું બાંધી રાખે. અમને બધાને કે છોકરા હમણાં રમવા હું આવું છું, એમ કે મારો 2 કલાકે ખેતર જતો રહે અને પછી અમને સાચવવા માટે ઉભા રહે. એટલે ગામના ગાડા સાચવવાની પહેલેથી ટેવ છે. એટલે આપણે સાચવે છે અત્યારે, આપણા ઘરના ગાડા બધા એ સાચવે છે. પણ કે સ્વામી આ રીતે અમે ઉભા રાખ્યા. સ્વામી કે વડોદરા ગયેલો એક બે વખત, બહુ મને યાદ નથી, પણ તે વખતે બહુ બનતું નહીં. એટલે જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું કમાટીબાગ ગયેલા? ત્યાં પેલી ટ્રેન ફરે છે જોયેલી? સ્વામી કે હા, કમાટીબાગ એક વખત ગયેલો અને દૂર ઉભા રહીને ટ્રેન જોયેલી. એટલે કોઈ સંતે પૂછ્યું, આનંદ જીવન સ્વામી પૂછ્યું કે સ્વામી બેઠેલા ટ્રેનમાં? સ્વામી કે ના, કુદાળો બેઠેલો નહીં, કે મેં જોયેલી દૂરથી કમાટીબાગમાં વડોદરામાં પેલી ટ્રેન ફરતી ને, એટલે કે જોયેલી. ત્યારે આનંદ જીવન સ્વામી પૂછ્યું તમે નાના આમ સાવ નાના હતા કે તમને આમ થતું કે આમ બેસવું, એકવાર બેસવાની ઈચ્છા થયેલી જોઈને? સ્વામી કે આ મને ઈચ્છા થયેલી ને કે બેસવું છે એકવાર ગાડીમાં. તો કે કેમ ના બેઠા? સ્વામી કે પણ મારી પાસે થોડા પૈસા હતા, બાજુમાં ડોહા ઉભા હતા એને સમજવું જોઈએ ને કે. એટલે એમના ફાધર એમ પ્રમુખ સ્વામીમાં, સ્વામી એ ઉભા એને સમજવું જોઈએ કે છોકરા ગાડી બેહાડું, છોકરા ગાડી એને સમજવું જોઈએ કે મારી પાસે થોડા પૈસા હતા કે. પણ કેટલા નિખાલસપણે સ્વામી આ બધી વાતો કરી શકે છે, એ કેટલું બધું અંતર એમનું ચોખ્ખું હશે ને, એકદમ આમ નિર્મળ અંતર હશે ત્યારે આ બધી વાત કરી. તો આટલા મોટા ઇન્ટરનેશનલ સ્ટેટસ પછી, આટલી મોટી એક વિશ્વ વિખ્યાત વિભૂતિ, આટલું મોટું એક ઇન્ટરનેશનલ સ્ટેટસ છે એમને, પણ છતાં એકદમ નિખાલસ રહી શકે છે, એમના જીવનની એક મોટી વિશેષતા છે. એટલે મહારાજ જેવા નિખાલસ હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વડોદરામાં, એ ત્યાં આપણે ખંડેરાવ માર્કેટની આગળ જે પેલો દરવાજો આવે છે ને જમણી બાજુ, દરવાજાથી લેફ્ટ ટર્ન વાળે એટલે આ બાજુ ખંડેરાવ માર્કેટ શરૂ થાય, ત્યાંથી સ્વામી નીકળતા. એટલે વડોદરાનો કાર્યક્રમ પૂરો થયો હતો ને ભરૂચ જતા હતા સ્વામી, તો ત્યાંથી આમ ટર્ન પાસે ટ્રાફિક લાઈટ આવીને તો આમ ગાડી ઊભી રહી. પછી આમ સ્વામી છે ને આમ એક દિશા તરફ જોઈ જ રહ્યા, જે નોર્મલી સ્વામીની હેબિટ નથી, સભામાં કે બહાર કે ગમે ત્યારે કોઈ એક દિશા તરફ કે એક વ્યક્તિ તરફ સળંગ આમ જોયા કરવું, ઇટ ઇઝ નોટ ઇઝ નેચરલ હેબિટ. આમ જોઈ રહ્યા, પછી પાછું થોડીક વાર નીચું જોવે, બીજી વાર એમને આમ જોયું, પાછું આમ નીચું જોયું, ત્રીજી વાર આમ જોયું, નીચું જોયું. એટલે સેવક સંતો પાછળ બેઠા હતા, એમને ખ્યાલ આવ્યો સ્વામી એ કંઈક જોવે છે આ બાજુ. એટલે નાનચરણ સ્વામીએ પ્રિયદર્શન સ્વામી કહ્યું, જો સ્વામી કંઈક જોવે છે. એટલે બધા સંતો એ તરફ આમ ગાડીમાં પાછળ, હજી તો આમ રેડ લાઇટ હતી, ટ્રાફિક લાઇટ હતી, એટલે બધા સંતો એ તરફ જોયું કે આમ કોઈ હરિભક્ત એમને જોવામાં આવ્યા, કોઈ કંઈક આમ બોલાવતા હશે, કંઈક એમને જોયું, કંઈ અજુકતું તો કંઈ આમ નોર્મલ જ હતું, કંઈ દેખાણું નહીં. અને પછી સ્વામી ફરી એક વખત એ દરમિયાન તો આમ જોયું અને પછી થોડુંક હસ્યા. એટલે આ લોકોને, સેવક સંતોને એટલો ડાઉટ ગયો કે કંઈક જૂનો પ્રસંગ એમને યાદ આવ્યો હશે, નહીં તો આવું આમ સાહજિક એમને આવી સ્મૃતિ ના થાય. એટલે પછી નારાયણ સ્વામીએ પૂછ્યું કે ભાઈ સ્વામી તમને યાદ આવ્યું? સ્વામી કે ના ના કંઈ નહીં. એમ કંઈ પાછું વધારે હસી પડ્યા એટલે કન્ફર્મ થઈ ગયું કે આ કંઈક જૂની સ્મૃતિ એમને યાદ થઈ. પછી સેવક સંતોએ પૂછ્યું, સ્વામી કંઈ બોલ્યા નહીં, ત્યાં તો ગ્રીન લાઇટ થઈ અને પછી આમ લેફ્ટ તરફ વળ્યા, ઇન્દ્રવતને ગાડી ઊભી રાખી દીધી લેફ્ટમાં લઈને કોર્નર તરફ. એટલે પછી પ્રિયદર્શન સાહેબ પૂછ્યું, સ્વામી શું કેમ એ બાજુ કેમ જોતા હતા? સ્વામી કે ના કંઈ નહીં. તો કે ના તમે વારે વારે એ તરફ જોતા હતા, કંઈક હસે અને તમે હસ્યા એટલે કંઈક યાદ આવ્યું હશે. અને પછી બધા બહુ આગ્રહ રાખ્યો ને, એટલે સ્વામી કે વર્ષો પહેલા છે ને ગાયકવાડ સરકારને રાત તિલક થયું, એના 50 વર્ષ પૂરા થતા હતા, એમના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે અહીંયા મોટી સવારી નીકળેલી અને આ જ રસ્તા ઉપરથી ગાયકવાડ સરકાર ચાંદીના રથ ઉપર બેઠેલા અને ગાયકવાડ સરકારની હુકુમતની જેટલા જેટલા ગામો આવે ત્યાં એ લોકોએ એ બધા ગાડાને બધું મૂકીને લોકોને સવારી જોવા માટે બોલાવેલા, તે અમે પણ આવેલા. સ્વામી કે અમે બધા અમારા ગામથી પણ બધા લોકો ગાડે બેસીને જોવા આવેલા. તરત સંતોને ખબર પડી આ પ્રસંગની, એટલે પૂછ્યું, સાહેબ તમારી ઉંમર કેટલી હતી વખતે? સાહેબ કે મારી ઉંમર લગભગ 9-10 વર્ષની હતી. આમ ઇન્દ્રવદને તરત વચ્ચે પ્રશ્ન, બધા પછી તો પ્રશ્ન પૂછો મને ના થાય. એટલે ઇન્દ્રવદન કે ચડ્ડી પહેરેલી પેન્ટ? સાહેબ કે ચડ્ડી. 9-10 વર્ષનો છોકરો શું પહેરે, શોર્ટ શર્ટ પહેરે ચડ્ડી? સ્વામી આમ ચડ્ડી પહેરેલી કે પેન્ટ? સાહેબ કે ચડ્ડી પહેરેલી. કે તો કે સ્વામી, તો સ્વામી એ તરફ કેમ જોતા હતા? સ્વામી કે છે ને હું ત્યાં ઊભો હતો, એને સ્વામી જગ્યા બતાવી, જગ્યા બતાવી એટલે બધા આમ ખુશ થઈ ગયા, બધા જોતા હતા. સ્વામી કે જો, એટલે પીડી સ્વામી પૂછ્યું ક્યાં? સ્વામી કે જો મુખ્ય દરવાજાની બાજુમાં પેલો પથરો પડ્યો હતો ને મોટો, બસ એ પથરા પાસે ઊભેલો કે. અને પછી હે હા માંડવી. અને પછી કે સ્વામી આમ કેવી સવારી? સ્વામી કે બહુ ભવ્ય સવારી હતી અને લગભગ 100થી તો વધારે ઘોડે સવારો હશે ને બધું. સ્વામી થોડું સવારીનું વર્ણન કર્યું, આમ જાણે એકદમ યાદ હોય ને એવી રીતે બધી આમ સ્વામી સ્મૃતિ કરી. પછી ઇન્દ્રવદને પૂછ્યું કે સ્વામી આમ ભીડ કેવી હતી? સ્વામી કે જબરી ભીડ હતી, આમ માંડ માંડ આપણે જોઈ શકીએ. તો કે સંતોએ પૂછ્યું, તમે તો હું 10 વર્ષના 9-10 વર્ષના છોકરા એટલે આટલા હોય, બધા મોટા મોટા ઊભા હોય તો તમને જોવા મળેલી સવારી? સ્વામી કે આમ બધાની આમ કેર જેટલો હું આવતો હતો, પણ થોડીક થોડીક આમ જગ્યા કરીને હું જોતો તો ખરો કે, આમ થોડુંક આમ જોતો હતો કે તમને આમ ધક્કા વાગેલા? સ્વામી કે ધક્કા તો બહુ વાગેલા. ઇન્દ્રવદન કે તમને આમ કોઈ આમ ઠોહો મારેલો કેળનો? સ્વામી કે હા, અહીંયા મને 2-3 જગ્યા વાગેલા. એટલે આ લોકમાં એમને ખાવા પડે છે, એટલે આપણે જ ખાવા પડશે, ચિંતા નહીં કરવાની. અને પછી આ બધી વાતો એકદમ સામાન્ય ચાલતી હતી. અને છેલ્લે ઇન્દ્રવદને એક ટોપ પ્રશ્ન પૂછ્યો, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો ઇન્દ્રવદન બાબાને કે સ્વામી, તે વખતે તો આટલી ભીડની વચ્ચે ઓડિયન્સમાં ઊભા રહીને ધક્કા ખાતા ખાતા તમે ગાયકવાડની સવારી જોતા હતા અને તમે ચાંદીના રથ ઉપર એમને બેઠેલા જોયેલા, તે વખતે તમને એમ વિચાર થયેલો કે અત્યારે હું આ ભીડમાં ઊભો છું અને હજારો લોકોની વચ્ચે ઊભો છું અને આ સવારી હું જોઉં છું, પણ એક દિવસ એવો આવશે કે આ પૃથ્વી ઉપરના મોટા મોટા દેશોના રાજમાર્ગો ઉપરથી મારી પણ આવી સવારી નીકળશે અને લોકો મને જોશે? એવો તમને આમ વિચાર આવેલો? બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે દુનિયાના મોટા મોટા રાજમાર્ગો પરથી ચાંદીના રથ ઉપર ને હાથી ઉપર હું પણ બેસીશ અને લોકો મને પણ જોવા માટે આવશે ને હજારો લોકો મારા દર્શન માટે, મારા એક ફોટોગ્રાફ માટે પડાપડી કરશે, એવું તમને વિચાર આવેલો? હવે આવું કોઈ પૂછે તો બીજો માણસ હોય ને તો અહીંયા ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ હોય તો શરૂ કરે, વેલ વેન આઈ વોઝ 10 યર્સ ઓલ્ડ કરીને શરૂ કરે, ખબર છે, ટીવી ઉપર શરૂ કરે છે. એ તમારી ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ, બે ખભા ઊંચા કરીને હું આગો થઈને આમ આમ કરતો બોલતો હોય, ત્યારે બધા સેલિબ્રિટીઝ છે કરે છે એવી રીતે. સ્વામી તો એકદમ સહજ અને જાણે કાંઈ નથી, એના મુખાકૃતિ પર કોઈ ફેરફાર નહીં. પ્રિયદર્શન સાંઈ રિપોર્ટમાં પ્રસંગ અદભુત રીતે નોંધ્યો છે. સ્વામી કે જો ભલા આદમી, આ તો શાસ્ત્રીજી મહારાજ ને જોગી મહારાજે આપણને સ્વીકાર્યા અને એમણે આશીર્વાદ આપ્યા, એટલે મારા ભાઈ આ બધું કામ ચાલે છે અને શાસ્ત્રીમાં જોગી મહારાજનો બધા હરિભક્તોમાં પ્રવેશ થયો છે, તે બધા રાજી થકા સેવા કરે છે, બાકી આપણું કીધું કોણ કરે, કોણ આપણને માને. એટલા દાસભાવમાં સ્વામી આવી ગયા, વિચ ઇઝ અનપેરેલલ, શક્ય જ નથી. આટલી મોટી કોઈ સેલિબ્રિટી હોય તમે આવા પ્રસંગે આવું યાદ કરાવો અને દાસભાવમાં આવી જાય. સ્વામી કે આ તો શાસ્ત્રીમાં જોગી મહારાજનો હરિભક્તોમાં પ્રવેશ છે, નાના મોટા ભાઈ ભાઈ બધામાં તે બધા સેવા કરે છે. એમાં એવું ના બોલ્યા કે એ પ્રવેશ છે એટલે મારી આજ્ઞા પાડે છે, એવું નહીં, પ્રવેશ છે એટલે બધા શ્રદ્ધાથી સેવા કરે છે, બધા ભક્તિ કરે છે, બાકી આપણું કીધું કોણ માને, કોણ આપણને પૂછે. અને પછી સ્વામી હસતા હસતા ઇન્દ્રવદનના થાપા ઉપર આમ ટપલી મારી. સ્વામી કે ઇન્દ્ર, આ તો આપણે ખેતરમાં ભમસી ખોદતા હતા કે ઢેફા ભાંગતા હતા અને ઢોર ચરાવતા હતા, આ તો શાસ્ત્રી માજની કૃપા થઈ અને શાસ્ત્રી માજે સ્વીકાર્યા તે આજે અહીંયા બેઠા છે અને એમને એમની ઈચ્છાથી અને એમના ઐશ્વર્ય પ્રતાપથી આ બધું કામ ચાલે છે, બાકી આપણને કોણ માને, આપણને કોણ પૂછે, ચાલ ચલાય ગાડી, કે એમ કે બીજી ઠપલી મારી, ચલાવ ગાડી કે આગળ. પણ આટલો દાસભાવ, આ નિખાલસ પણ કહેવાય એમના અંતરમાં, કે સાહજિક આ વાત કરી શકે છે. તો શ્રીજી મહારાજ જેવા નિખાલસ હતા, એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ એ અંતરથી આપણને ક્રિસ્ટલ પ્યોર એ દેખાય છે આવા પ્રસંગે. નહીં તો સામાન્ય માણસથી આવા પ્રસંગે પોતાની ધીરજ રહે નહીં, ઈ લુઝીઝ હિઝ પેશન્સ, એ આમ સ્કાય રોકેટ થઈ જાય ઉપર, કે હા હા હા હા આમ ઘણું બોલવા માંડે. સ્વામી તો એકદમ ડાઉન ટુ અર્થ વર્તી શકે છે, આ ગજબ નિયમની નિખાલસતા કહેવાય. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીયાન સ્વામી એમના એમની વાતો જ્યાં સંગ્રહાયેલી છે, પહેલા પ્રકરણની 270મી આ વાત છે. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં 30 વર્ષ રહ્યા, એટલે કે 18 વર્ષની ઉંમરે લોજમાં પધારીને દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારથી 49 વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું, એટલે કે લગભગ 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુરૂપે 10-20 પેઢી રહેશે. સામાન્યતઃ પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાતીયાન સ્વામીએ પ્રથમ પેઢી એમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને આજે પ્રમુખ સ્વામી મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢી છે. આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા, એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં M5 SNS એવું લખેલું છે કે મહારાજનું 5મું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ SND એવું લખેલું છે. એટલે કેફથી અમને બતાવતા હતા. એટલે આપણી સામાન્યતઃ સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ પાંચમી પેઢી છે. યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો ચોથી પેઢી કહેવાઓ, અને એવી રીતે આ 10-20 પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે, પછી કલ્યાણનું શું? મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારો અને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે, અને આમ 10-20 પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું? ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ, જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમ આ પેઢી નહીં સમજવાની, આ તો અલૌકિક પેઢી છે. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એક જ પેઢી ચાલે, એટલે જે આ પહેલી જ પેઢી છે મહારાજની. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી હજી પહેલી જ પેઢી કહેવાય, એટલે એવી 10-20 પેઢી ચાલશે. ત્યારે બધાને સભામાં એમ થયું તો વાંધો નહીં, મેળ પડી જશે. એટલે આવી રીતે એક વિશેષ અર્થ યોગીજી મહારાજે કરેલો, એટલે આપણે ખૂબ જ સિક્યોર્ડ ને ઇન્શ્યોર્ડ છીએ કે આપણે તો ત્યાં સુધીમાં મહારાજના ધામની સારી રીતે પ્રાપ્તિ થશે. પણ આવી રીતે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે એ વાત અહીંયા ગુણાતીયાન સ્વામીએ કરી છે. મહારાજે પણ પોતે વચનામૃત પ્રથમનું 21મું છે એમાં વાત કરી કે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે એ ભગવાનને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે, અને બીજું જે મૂર્તિમાન અક્ષર છે એ મહારાજની સેવામાં છે. 50th વચનામૃત પછી ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું અક્ષરધામ તે સહિત જ પધારે છે. આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. તો આ બે વચનામૃતના આધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આ મૂર્તિમાન અક્ષર છે અને જે અક્ષરધામને સાથે લાવ્યા એ આ મૂર્તિમાન અક્ષરને સાથે લાવ્યા છે, અને એ આ ગુણાતીયાન સ્વામી છે, એ વાત મહારાજે અનેક પ્રસંગે પરમહંસોના હરિભક્તોને કરેલી. અને પરંપરામાં પણ આપણે જાણીએ છીએ, અને ગુણાતીયાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે એ પ્રસંગો ઘણા બધા આપણે જાણ્યા છે. તો અક્ષર છે એ સાધુ રૂપે મહારાજની સાથે છે એ વાત આપણને બહુ સ્પષ્ટ છે, અને એ જ પરંપરા અત્યારે આપણે ચાલે છે. અને એ સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં પાને પાને લખેલો છે કે એ જે મૂળ અક્ષર મૂર્તિ છે એ સાધુ રૂપે એ મહારાજની પરંપરા ધરી રહ્યું છે, એ વાત મહારાજે વચનામૃતમાં એ સંતના મહિમા દ્વારા આપણને કહી છે. મહારાજે પહેલી જ વાત પ્રથમના 27મા વચનામૃતમાં કરી છે. મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ સંત તો આ બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ વાત કરતા મહારાજ કહે છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હવે ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે સ્થૂળ દ્રષ્ટિએ નહીં, કદાચ અંધ હોય અને હાથ ફેરવે આશીર્વાદ આપે કે જળ આપે અને દેખતા થઈ જાય એવું પણ બને, પણ ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે એમાંથી માયિક ભાવ ટાળી અને બ્રહ્મ ભાવ ભરી દે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ કર્યો કહેવાય. પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે કે પછી એના ઇન્દ્રિયો એ ભગવાન અને સંત સન્મુખ જ વર્તે એવો પ્રકાશ આવા સંત કરી શકે છે. 10જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોના ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો જો આવો સંતનો મહિમા વચનામૃતમાં પણ લખ્યો છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 26મું વચનામૃત. અંત્યના 27મા વચનામૃતમાં મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાદ, નિસ્નેહ, જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. તો આટલો બધો મહિમા વચનામૃતમાં સંતનો મહારાજે લખ્યો છે. એ જે અક્ષરધામ મૂર્તિમાન લાવ્યા એ સંત રૂપે છે એનો મહિમા લખ્યો છે. અને મહારાજે સારંગપુરના 10મા વર્ષના વૃતમાં કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જોઈએ મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો બધો મહિમા મહારાજે આ સંતનો, ગુણાતીત સત્પુરુષનો આ વચનામૃતોમાં લખેલો છે, એટલે આપણને એ વાતની પ્રતીતિ આવે કે મહારાજ આ સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યાના જે 6 હેતુઓ બતાવ્યા, એમાંનો 6ઠો હેતુ મહારાજે કહ્યો કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા હંમેશા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ આ બધી વાતો ઘણી વખત કરી છે. સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેળા આ સાધુ આવ્યા છે, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. સ્વામી એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં. એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયાન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે, એટલે આપણને એમ વાતની પ્રતીતિ બેસે છે કે આવા સંત દ્વારા મહારાજ હંમેશા પ્રગટ છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એમનું કાર્ય, એમની વિચારધારાથી માંડીને એમના વર્તન સુધી બધું જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવ્યા વગર રહે નહીં કે આ સાક્ષાત મહારાજનું જ સ્વરૂપ છે. શ્રીજી મહારાજ જ એમના અંગો અંગમાં રહીને કાર્ય કરે છે, નહીં તો આવી દિવ્યતા, આવું ઐશ્વર્ય, આવો પ્રતાપ, આવું સામર્થ્ય, આટલું બધું લોકાર્ષણ એ બધું હોય નહીં. લોકો પ્રત્યે, લોકોનું સ્વામી પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય નહીં, પણ એ જોતા આપણને પ્રતીતિ આવે છે કે એમાં મહારાજ અખંડ રહ્યા છે. અને સ્વામીશ્રીએ પણ ઘણી વખત વાત કરી છે, એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા, વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા અને પછી મુંબઈ થઈને અહીંયા પરદેશ આવવાના હતા. સહેજે બધા સંતો સ્વામીશ્રીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો સ્વામી આમ દર્શન કરતા હતા. તે વખતે જનમંગલ સ્વામી એ ત્યાં કઠેડા પાસે ઉભેલા સ્વામી આમ મૂર્તિના દર્શન કરતા હતા, આમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા. અને જનમંગલ સ્વામી સાથે સહેજે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ, એટલે આમ સ્વામી દર્શન કરતા કરતા આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જોવો એમ. એ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું, કંઈ જોયું જ નથી, ઈશારામાં સમજ્યા જ નથી, એમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી. ફરી વખત સ્વામી આમ હાથથી ઈશારો કર્યો, પછી આમ આમ. તો જનમંગલ સ્વામી આમ ડોકવો લઈને સામું સામું જોઈ રહ્યા. ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા, સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે, પેલી બાજુ જુઓ. એ જનમંગલ સ્વામી આમ એકદમ લમણે હાથ દઈને કે એ તો પછી છે જ, કાયમ ઊભા હોય છે, સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો, એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો. કે તો સ્વામી એકદમ હસતા હસતા કે જનમંગલ તમે તો કથાકાર છો, જ્ઞાની છો, અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે, બે એક જ છે, બે સાથે જ રહે છે અને સાથે જ ફરે છે. એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે, તમે જુદું પાડશો જ નહીં. એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે. મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને. લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે, અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે, આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ, એમાં આપણું નામ હોય, ટેલિફોન નંબર હોય, આપણું ઈમેલ એડ્રેસ હોય, એ બધું આપણે આપી દઈએ છીએ સહેજે સંપર્ક થઈ શકે એની માટે. પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા જ દેખાતા હતા, પણ આ તો મોટા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ તો મોટા સીઈઓ છે, એવું આપણને ત્યારે ખ્યાલ આવે. એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે, નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે. આપણને એમ થાય કે આપણા જેવા જ છે, પણ એ આપણા જેવા નથી. શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા. સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ 30 ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા. 30 ગાંવ એટલે એક ગાંવ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 90 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે. એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે. અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા. મહારાજે સામું જોયું જ નહીં, ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી. ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા. ત્યારે હરભમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઊભા રહી ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ, અમે 30 ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે, આપ કૃપા દ્રષ્ટિ તો કરો. અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જુઓ. આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરભમજી એક 30 ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા, એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ. એ હરભમજીને એવો ભાવ નહોતો પણ સેજ્યા એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે અમારા દાખલા સામે તો જુઓ અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ. અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ. અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે, માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા. આ બધી વાતો મહારાજે સભામાં કરી. પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. 1992માં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા, એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ દુલાભાયા કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે એના સંપુટ પણ તૈયાર કરવાના હતા. એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ. એટલે ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે જ્યાં બધા બોલિવૂડના પણ બધા હિન્દી મૂવીઝના રેકોર્ડિંગ ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે. એમના માલિક દામન સુદ એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો. એ સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે, શું ગાશે અને આમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે, કદાચ આ લોકોને મારી ફી પણ નહીં પોસાય. જેમ પ્રોફેસર ફ્રીજને પહેલી વખત અક્ષય મુનિ સ્વામીને જોઈન થયેલું એવું કે આ સંસ્થાને મારી ફી નહીં પોસાય એમ આવી રીતે એમને મનમાં એવું થયું. પણ પછી બધું રેકોર્ડિંગ ને બધું શરૂ થયું અને આપણે સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા બહુ જ રાજી થઈ ગયા. એટલે યોગીચરણ સ્વામીને બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મુંબઈમાં છે, અમારા ગુરુ છે, એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી કરતા હોય છે, તો તમે આવો એકવાર એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. એટલે એમને કહ્યું કે સાર હું આવીશ, મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ. અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું. એટલે સાંજના સમય આવ્યા અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા, મુંબઈમાં ત્રીજા માળે વોકિંગ કરતા હતા. ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યારે તો સ્વામી વોકિંગ કરે છે, પછી આસન કરશે અને પછી મળાવશું. અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા. એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી સહેજ આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી, એ અચાનક અત્યારે આવી ગયા, એટલે આપ ખાલી દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું. સાંઈ કે વાંધો નહીં બોલાવ. અને સાંઈ ચાલુ વોકિંગ એ ઊભા રહે એટલે આમ થોડું હાંફતા હતા. એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો, એમની સેવાઓ વિશે વાત કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. અને આમાં મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ તરત આપે એટલે એમને ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને હાથમાં આપવા માટે આમ હાથ લંબાવ્યો. આમ એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબાવી લેવા માટે વચ્ચેથી યોગીચરણ સ્વામી લીધું કે ઓકે, એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું. હવે સ્વામી એકદમ શાર્પ છે એકદમ. એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલને ઈશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનો. અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે. એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજ એમને મળતા હોય ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો આમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ. એ જો એમની મૂવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય, જો આવી નહીં ને તો તું બદલાઈ જા, બીજાનું બોરા અહીંયા કહી જ દે, મોઢે કહી જ દે, તું બદલાઈ જા, ઉભો રહી જા, બીજો કન્ટિન્યુઅસ મૂવમેન્ટ. આ તો પછી જાહેરમાં એક ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માંગે ને તો આમ આમ હાથ આમ લાંબો કરે ને સ્વામી વ્યક્તિ, કે તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે. એ ટોટી માંગે, અથવા ટોટી આમ તો પડી હોય છે અત્યારે તો પહેલાં, પણ આમ કંઠી માંગે છે, પ્રસાદનું બોક્સ માંગે છે, બ્રોશર માંગે છે, તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મૂવમેન્ટ જોઈને. આપણે એમ પૂછવાનું, સાંઈ શું શું પૂછ્યું એટલે ગયું, ફેલ, રિજેક્ટ, કાર્યક્રમ પૂરો. એ તરત આમ હા ફિંગર મૂવમેન્ટ્સ પરથી પકડેલી ચોકડી. આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિરનો એક સંદર્ભ ચાલુ થયો, ચોકડી એટલે એટલે જોવું પડે. એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગ્યું, આમ થોડું બોલે ખરા, પણ કદાચ આપણને ઘોંઘાટમાં સંભળાય નહીં.

વખત જોવે અને આ તો ગુનાતી દ્રષ્ટિ છે, જોવે તો એ તમને ફાઉન્ડેશન લાવી નાખે ખબર છે. પણ આ તો એમ કે સ્વામી આમ ઈશારા કરીને પેલા પાર્સદ છે ત્યાં મુંબઈમાં પ્રસાદનું બોક્સ લઈને આવે અને ઉપર રબર બેન્ડમાં ત્યાં પોકેટ કેલેન્ડર ફોલ્ડર છે ભરાવેલું હતું. એટલે સ્વામી એમને હાથમાં આપીને સ્વામી આમ હાથમાં લઈને તરત એમને આપ્યું આમ પ્રસાદનું બોક્સ. અને સ્વામી જોયું કે ઉપર પોકેટ કેલેન્ડર છે એટલે ફરી એક નીચો હાથ બીજો મૂકીને પોકેટ કેલેન્ડર કાઢી લીધું. અને પછી સ્વામીએ એમને વાત કરી, આ મારું વિઝિટિંગ કાર્ડ. તો પેલા એ સહેજે આમ હાથમાં લઈને દામન સુધી અંદર જોયું કે અમારું નામ, ફોન નંબર, એડ્રેસ, મોબાઈલ ક્યાં છે આમ જોવા માંડ્યા. એટલે આમ જોતા હતા ને આગળ પાછળ. સ્વામી એમના હાથમાંથી ફરી વખત લીધું, ફોલ્ડર વાળીને ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી, આ આ આ મારું વિઝિટિંગ કાર્ડ છે. એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે. એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા. એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે, આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય. પણ બાળપણથી જ્યારે મહારાજના ચરિત્રો આપણે સરખાવીએ છીએ સ્વામીશ્રીના જીવન સાથે, ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે. મહારાજે નાનપણમાં જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે કોઈના ઉપદેશે કરીને નહીં, કોઈ એવા સાંખ્ય સંબંધી દ્રશ્યો જોયા હોય અને ગૃહત્યાગ કર્યો એવી રીતે નહીં, એક પોતાના સ્વયં વિચારથી અને હજારો અને લાખો જીવોના કલ્યાણ માટે એ પોતે ગૃહત્યાગ કરેલો. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ કોઈના એવા ઉપદેશે કરીને નહીં, કોઈ એવા એ સાંખ્યના દ્રશ્યો જોયા હોય અને એવી રીતે ગૃહત્યાગ કર્યો એવું નહીં. સહેજે આમ પેલું સાપ છે ત્યાં કલી કાચલી ઉતારી કાઢે એમ સંસાર છોડીને પોતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. હવે તે વખતે તો બધા પાસેથી પૈસા ભેગા કરીને વડોદરા ક્રિકેટના સાધન લેવા માટે જતા હતા અને બધા છોકરાઓ પાસેથી જે 10 યુન 4 આણા 8 આણા રૂપિયો ઉઘરાયો હશે અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જતા હતા. એટલે ટૂંકમાં આ ફંડ રેઝિંગ એમને પહેલેથી ફાવે છે. ફંડ રેઝિંગ પહેલાં તે વખતે 4 આણા 8 આણા ઉઘરાયા હશે, અત્યારે ધબ્બા મારીને 100,000 500,000 ચાલે. પણ ફંડ રેઝિંગ ને મોટા મોટા પ્રોજેક્ટ કરવા લોકો પાસે લોકોના પૈસાની લખણી કરીને એ નાનપણની એમની ટેવ છે. પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજને એમના પ્રત્યે પણ અપાર હેત હતું. અને મહારાજ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી પ્રત્યે એમને અપાર હેત, એમ સ્વામીશ્રીને પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. અને રામાનંદ સ્વામીને મળ્યા તે પહેલાં પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીલકંઠ વર્ણીએ ત્યાં લોજના આશ્રમમાં બધી જ સેવાઓ કરી છે. એ છાણવાસી દૂ કરવું, પછી કોઈ માંદા સંતો હોય એના કપડાં ધોઈ દેવા ઇત્યાદિ ચોકા વગેરે એ બધી જ સેવાઓ નીલકંઠ વર્ણીએ ખૂબ શ્રદ્ધાથી કરી અને આપણા સંપ્રદાયમાં સેવાનો આદર્શ એમને બેસાડ્યો. એમ સ્વામીશ્રીએ પણ પોતાની સાધક અવસ્થામાં બધી જ સેવા ખૂબ શ્રદ્ધાથી એમણે કરી છે. એક પણ એવી સેવા બાકી નથી કે એમાં એમણે આમ નિપુણતા ન મેળવી હોય, એટલી શ્રદ્ધાથી બધી એમણે સેવા કરી છે. 1988 સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ 10-10.25 મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી, કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે. તો 1989 સાલમાં પછી મુંબઈ પધારેલા અને જોડી ઉત્સવ ત્યાં કરેલો, ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો. અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા, પાંડુરંગ આઠવલ્લે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ. અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતા એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો, તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સિડીઝ કારમાં ફરતા જુઓ છો, તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જુઓ છો, પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું. એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ 25-30 હજાર એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો કે 1948 સાલમાં 1948 તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે મેં સારંગપુર ગયેલા. બપોરનો સમય હતો, બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં, એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયો, બપોરે લગભગ 1:30 થઈ ગયેલા. એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ. એટલે ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરે ગયા,
બપોરે પોણા

0: બે બેનો સમય હશે, મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં. અને વૈશાખ મહિનો હતો એટલે જબરદસ્ત તાપ હતો. અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું, ત્યાં એક બહુ નાનકડા સાધુ સુખ લકડી એમની કાયા, એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા, ઢીચણ સુધી એમનું ધોતિયું ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા. અમે ત્યાં નજીક ગયા એટલે સહેજે આમ અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું અને અમને ચાર પાંચ પુરુષોને વ્યક્તિઓને અમને જોયા એટલે સહેજ હતા ઊભા થઈને પોતાના કપડાં સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને અમને કહ્યું કે જય સ્વામિનારાયણ. અને પછી એમનો એમને પરિચય આપ્યો, એમને નામ કહ્યું, અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી. અમારા વાર્તાલાપ પરથી ને અમારા મુખ પરથી એ પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે. તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે એટલે અમે કહ્યું કે હા ચલો મારી સાથે, એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો. અને હજી બેસવા જતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા. પછી અંદર જઈને એમને હાથ પક્ષ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા. એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા. પછી વારાફરતી અમે કીધું કે લાવો અમે તમારી સાથે મદદમાં રહીએ, તો કે ના તમે બેસો હું લઈ આવું છું. અંદરથી રોટલી, શાક, દાળ અને ભાત ચાર વસ્તુ વારાફરતી લઈ આવ્યા અને રોટલી એક એક રોટલી એમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી. પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો, હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતો આવું. અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી. પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠીવાળીને નીચે બેસી ગયા. અમે બધા તો આસન ઉપર બેઠેલા પણ એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે, આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે. અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા એટલે અમે કીધું કે ના અમે જરા મૂકી દઈએ છે, તો કે ના તમને ખ્યાલ નહીં તમે બેસો. એટલે બધી થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા. ફરી વખત હાથ ધોઈ આવ્યા, ત્યાં સુધીમાં અમે તો આસનો તો ઉપાડી લીધા હતા અને પછી એ મુખવાસની એક આટલી ડબ્બી લઈને આવ્યા. ધાણાને દાણનો મુખવાસ હતો, એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો. અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે, સાંજે અમારે કાર્યક્રમ છે, અમદાવાદ પહોંચવું છે. એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવ તો હમણાં શાસ્ત્રીજી મહારાજ જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે. એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે, અમારે અમે મોડું થયું છે અને કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે. એટલે અમને કીધું કે સારું ફરી વખત આવજો, ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો. એટલે અમારામાંથી બે ત્રણ વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ એક બે નથી કર્યા, ફરી વખત ક્યારેક દર્શન કરશું. એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા. અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા, એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા. એમનું ધોતિયું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા. બીજે દિવાન સાહેબે વાત કરી કે બે ત્રણ વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ 2:30 વાગે આવી રીતે, એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા. અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલાં અમે ગાડીનો દરવાજો ખોલી આગળને પાછળ એક બે વ્યક્તિ પછી અમે બધા બેસી ગયા. પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્વાણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા. પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા, એ સાધુનો વિવેક, એનો પ્રેમ, અમારા પ્રત્યેની એક લાગણી, એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા. એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા છીએ કુટુંબીજનો પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા. એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે, એ બીજે દિવાન સાહેબે સભામાં 1989ના સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે, આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોનો એમના પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે. એમ કહીને એમને વાત કરી અને પોતે ગળગળા થઈ ગયા. અને પછી ગોળ ફરીને એમને વાત કરી કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? સ્વામી તો તે વખતે સભા બેઠવાડા માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકું હલાવ્યું. સ્વામી કે હા મને યાદ છે. લગભગ એમને 40 વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો. સ્વામી કે હા મને યાદ છે કે. અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગળા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા. વિજય દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ, અને આટલી મોટી વ્યક્તિ, આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી, પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી. એટલે આવી રીતે જેમ નીલકંઠ વર્ણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા, નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીને રાજી કરેલા, તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક, પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે. સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા. તે વખતે પૂજારીની સેવામાં લગભગ 2-2.5 મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ 24-25 વર્ષની હશે. શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા. શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત આમ જોવે, ફરી વખત આમ જોવે. એક બે વખત આમ જોયું ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રીમાં એકદમ નજીક આવીને ઊભા છે. એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જયસણ કર્યા. સ્વામી શાસ્ત્રીમાં કે ના આમ ઈશારો કરે એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું. પછી શાસ્ત્રીજી મહારાજ તે ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ 2 વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે, અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના ગાલ ઉપર આમ ફેરવ્યા. અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજ જેમ તારું મોઢું ગોળ થઈ જશે. એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને, ફાઇનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે. આમ છેલ્લો આમ શિલ્પકળામાં જેમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે. એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો. ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો, એમની આંખ, એમના ચીક્સ, એમનું નાક, એમના હોઠ, એમની દાઢી એકદમ સપ્રમાણ આપણને દેખાય છે. આટલું બધી આમ નમણાશ જે દેખાય છે એ આ શાસ્ત્રીજી મહારાજનો ફાઇનલ ટચ. પણ એવી રીતે કેવી, આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી. જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું કે લાવો હું પણ બનાવું, એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આ માસ્ટર કુક કહેવાય એ બધા ખુશ થઈ ગયા, સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો. એ સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે એમને આમ ગાદી નથી બેસાડ્યું, બધું શીખવાડ્યું છે, બધું શીખવાડ્યું છે, એમને મન ગાદી નથી બેસાડ્યો કે. એટલે હસતા હસતા પોતે વાત કરે પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી. નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે, બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય. ઘણી વખત તો 2 રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય, પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય. એટલે આ એક માસ્ટર છે અહીંયા પ્રભોજ સ્વામી. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા. પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે. એટલે સાધક અવસ્થામાં નીલકંઠ વર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે. અને જ્યારે એ રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ 2 નામ આપ્યા. અને પછી પોતે વાત કરી કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનારા તો હવે આવી ગયા. એટલે કે મેં તો તમને બધાને મુમુક્ષુઓને ભેગા કર્યા, સાથે અહીંયા આશ્રમમાં રાખ્યા, પણ હવે તમારા બધાનું કલ્યાણ છે એ આ નીલકંઠ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી છે કરશે, એમ કહીને ખૂબ પોતે એ નીલકંઠ વર્ણી ભગવાન છે એવો મહિમા રામાનંદ સ્વામીએ કહ્યો. એમ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે વખતે હરજીવનદાસ કોઠારીની ઈચ્છા હતી કે આપણે એમનું નામ નારાયણચરણ રાખીએ અને એમને સજેસ્ટ પણ કર્યું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નારાયણચરણ તો હમણાં જ બાલમુકુંદ સ્વામીની સાથે એ જૂનાગઢમાં સદગુરુ હમણાં જ થઈ ગયા, પણ આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એટલે આપણે એનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ. એવી વાત શાસ્ત્રીજી મહારાજે તે વખતે કરેલી. એટલે નીલકંઠ વર્ણીને દીક્ષા આપતી વખતે રામાનંદ સ્વામી એમના ભગવાનપણાની વાતો કરેલી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી ત્યારે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે અને એ જ સ્વરૂપ છે એ વાતો તે વખતે અક્ષરદેરીમાં કરેલી. અને રામાનંદ સ્વામી પાસે એ સહજાનંદ સ્વામીએ માગી લીધું કે તમારા ભક્તને જો થોડું પણ દુઃખ આવવાનું હોય તો એ મને આવે. કઈ કક્ષાનું? કે એમને કદાચ એક રૂવાડે એક કોટી અરે વીછી કરડ્યાનો વીછીના ડંખનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછી કરડ્યાનું દુઃખ આવે. તમારા હરિભક્તના નસીબમાં જો રામ પત્તર આવવાનું હોય એટલે કે ગરીબી આવવાની હોય તો એ મારે ભાગ્ય આવે, પણ તમારા હરિભક્ત છે અન્નવસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. એવું રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે માગી લીધું એ આપણે વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી 21 મે 1950 આંબલીવાડી પોળથી અમદાવાદમાં, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે માગી લીધું કે હું મારા દેહના છેલ્લા શ્વાસ સુધી આ તમારા સંસ્થા તમારી સંસ્થા સિદ્ધાંતને આપને વફાદાર રહું અને તમારા હરિભક્તોની સર્વે પ્રકારે ખેવના રાખી શકું એવા આશીર્વાદ આપજો. એટલે હરિભક્તોને એ યોગ અને ક્ષેમનું વહન એ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ જેમ માગી લીધેલું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોનું સર્વ પ્રકારે શ્રેય કરી શકું અને થાય એ રીતનું વરદાન એમણે માગી લીધું છે. અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા છે, એટલે આજે પણ આપણને દેખાય કે સ્વામીશ્રી એવી રીતે કરી રહ્યા છે. તો આવી રીતે એ બાલ્યાવસ્થાથી માંડીને દીક્ષા સુધી જેમ નીલકંઠ ફરણીના જીવનમાં અનેક પ્રસંગો આપણને દેખાય છે, એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રસંગો દેખાય છે. અને આ જે પ્રતિજ્ઞા એમને લીધી છે એ વાત મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કરી છે. મહારાજે પોતે વાત કરી કે અમે તો અમારો આ દેહ છે એ હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે કે અમારા દેહની કોઈ પરવા જ નથી. સુખ દુઃખ થાક હતાશા કંટાળો નિરાશા કશું જ નહીં, કેવળ હરિભક્તો રાજી થાય એવી રીતે જ અમે હંમેશા સવારથી સાંજ સુધી વર્ત્યા છીએ. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ સર્વ પ્રકારે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પધાર્યા અને કચ્છ પ્રદેશમાં વિચરણ કરીને મહારાજ ત્યાં કચ્છમાં આધોઈ પધાર્યા. ત્યાં રાયધણજીના દરબારમાં મહારાજે ઉતારો કર્યો અને એમના પત્ની કરણીબા મોટી ઉંમરના વૃદ્ધ બંને પતિ પત્ની, પણ મહારાજ પ્રત્યે અનન્ય એવો ભાવ, મહારાજ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમપણાની નિષ્ઠા. મહારાજ ત્યાં પધાર્યા, બેઠા, બધાએ દર્શન દંડવત કર્યા અને પછી કરણીબાએ મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર થાય છે ત્યાં સુધી બધા હરિભક્તો ભેગા થયા છે તો તમે થોડી વાતો કરો, બધાને દર્શન સુખ આપો અને પછી થાળ તૈયાર થાય એટલે આપને બોલાવું છું. કરણીમાની તો ઘણી મોટી ઉંમરને મહારાજ પ્રત્યે એમને દીકરાપણાનો પણ ભાવ હતો, જે કારણીને 5મા વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન તો અનેક રીતે વર્તે. એમ કરણીબા એ વૃદ્ધ ઉંમરના બાય હરિભક્ત મહારાજ પ્રત્યે એવો અનન્ય ભાવ, એટલે મહારાજને વાત કરી કે તમે થાળ થાય ત્યાં સુધી બેસો ને હું તૈયાર કરું છું. મહારાજે વાતો કરી અને પછી કરણીબા બોલાવા આવ્યા કે થાળ તૈયાર થયો છે ને આપ જમવા માટે પધારો. મહારાજ આમ ઊભા થતા હતા અને તે વખતે મહારાજનામ ચરણાવિંદના દર્શન કરણીબાને થયા અને એમ જોયું કે મહારાજને તો કાંટો વાગ્યો લાગે છે, એટલે સહેજી આમ નીચા નમીને એમને ત્યાં ચરણાવિંદનો સ્પર્શ કર્યો ત્યારે આમ ખરબચરું જણાણું, એટલે કે મહારાજ તમને પગે કાંટો વાગ્યો છે. મહારાજ કે કદાચ હશે તો કે ઉભારો કાઢી આપું એમ કહીને કોઈ તીક્ષ્ણ આવું નાનું શસ્ત્ર હશે લઈ આવ્યા અને અંદર કાંટો કાઢવા માટે બેઠા તો મહારાજના બંને ચરણાવિંદમાંથી કરણીબાએ તે વખતે 18 કાંટા કાઢ્યા. અને 18 કાંટા કાઢીને કરણીબાએ કીધું કે મહારાજ તમે આટલા બધા કાંટા વાગ્યા છે ત્યાં સુધી કોઈને કહેતા નથી, આટલું બધું સહન કરી લો છો તમે? મહારાજ કે હરિભક્તોના ઘરે પધરામણી એકથી એક પછી બીજી ચાલે છે, એક ગામથી બીજે ગામ ચાલે છે, રાતોરાત બધી મુસાફરી ઘોડેસવારી કરવી પડે છે, એમાં સમય જ નથી રહેતો કે તપાસ કરીએ કે શું વાગ્યું. લે કેટલી બધી પધરામણી હરિભક્તોને રાજી કરવા માટેની વાત છે. એ કરણીબા કે મહારાજ વાગે ત્યારે કદાચ કાઢી ના નાખીએ. મહારાજ કે આમ વાગે ત્યારે ખ્યાલ તો આવે પણ એ વખતે પધરામણીના દોરમાં હોઈએ એટલે એ સમય મળતો નથી. હવે મહારાજની મોજડીની આર પાર એ કાંટાની સુઈ નીકળી જાય એવા કાંટા વાગતા હોય ને મહારાજ એની પરવા ન કરે, પણ 18 કાંટા પગમાં ઘૂસી જાય ત્યાં સુધી મહારાજે કોઈ દિવસ એ સંભાવના રાખી જ નથી કે દેહ છે એ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ. એટલે કે આટલો બધો ભીડો, આટલો બધો પરિશ્રમ વેઠીને પણ હરિભક્તોને રાજી કરવાનું તાન. આપણે જાણીએ છીએ કે 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને ત્યાં બોસ્ટનમાં એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર આવતા હતા. તે વખતે એ ડાબો પગ જમણી મોજડીમાં અને જમણો પગ છે ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. આ પ્રસંગ આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને સંત પરમહિતકારીમાં પણ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ત્યારે વિવેકસાગર સ્વામીએ નારાયણ ભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલું તમને આ જમણો પગ આ બાજુ નાખો, એ મોજડી આ બાજુ છે. ત્યારે સ્વામી આમ સહેજે બોલી ગયા, સ્વામી કે મને દેખાતું નથી. નારાયણ ભગત વિવેકસાગર સાહેબ વાત કરી કે સ્વામી આટલું નથી દેખાતું, તો કે સ્વામી કે ના, આમ ધૂંધળું દેખાય છે, આમ અંધારા જેવું લાગે છે. એટલે વિવેકસાગર સ્વામીને એમ થયું કે આ તો આંખે મોતૈયો આવી ગયો લાગે છે, કે આમ વંચાય છે. સ્વામી કે આમ વંચાય પણ આમ ધ્યાન રાખવું પડે, નજીક લાવવું પડે, એટલે કે આપણે પધરામણી પૂરી કરીએ અને ઉતારે જઈએ. સ્વામી કે ના, થોડી પધરામણી પતાવી દઈએ. વિવેકસાગર સાહેબ કે ના, પહેલાં ઉતારે ચલો. અને ત્યાં ગયા હરિભક્તો, કેસી પટેલને બધા મુખ્ય હરિભક્તો ભેગા થયા અને ત્યાં હોસ્પિટલમાં ત્યાં સ્વામીને બધી તપાસ કરાવડાવી. અને પછી તો આપણને ખ્યાલ છે કે કેટરેક ઓપરેશન સ્વામીને બંને આંખે થયું, ડાબે અને જમણી આંખે. અને ત્યાં બોસ્ટનમાં જ 1980 થયેલું. પણ જેમ શ્રીજી મહારાજને પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી એમણે દેહની પરવા ન કરી અને હરિભક્તોના ઘરે પધરામણી કરીને એમને રાજી કર્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ બંને આંખે મોતયો થઈ ગયો. અને ત્યાંના ડૉક્ટર તો એમ બોલેલા, ડૉક્ટર હચિન્સન, કે તમે સારું થયું કે ભગવાનની કૃપા કે અત્યારે લઈ આવ્યા, એક જ અઠવાડિયું જો મોડા પડ્યા હોત તો એમને ઝામર થઈ જાત, એમની બંને આંખો ખોવી પડત. એટલે પોતાની બંને આંખો જાય ત્યાં સુધીની પરિસ્થિતિ હતી, ત્યાં સુધી સ્વામીએ જણાવ્યું નહીં. વિવેકસાગર સ્વામીને બધા સંતો એકદમ ગળગળા થઈ ગયા કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને, તમારી બંને આંખો જતી રહેત. સ્વામી કે મને ઓછું દેખાતું હતું, પણ હું પાછો જો કહું તો આ બધો પધરામણીનો અને સભાનો બધો કાર્યક્રમ બંધ થઈ જાય અને પછી બધા હરિભક્તો રજા લઈને રાખી હોય અને બધું કાર્યક્રમો ગોઠવાઈ ગયા હોય એ બધા ખોરવાઈ જાય, એટલે હું બોલ્યો નહીં. વિવેકસાગર સ્વામી કે આ કાર્યક્રમ થોડાક ખોરવા, 2 મહિનાના, પણ આ તો આખી જિંદગી બધું ખોરવાઈ જાત, કે તમે બોલ્યા નહીં. પણ જો આવી રીતે હરિભક્તોને આટલું બધું રાજી કરવાનું તાન કે પોતાનો દેહ છે એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે આવું ભક્તવત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું ભક્તવત્સલપણું આપણને દેખાય. ત્યાં ફિલાડેલ્ફિયામાં તો સ્વામીએ સાંજે 4 પધરામણી શરૂ કરી તો રાત્રે 4 સુધી પધરામણીઓ કરી. અમે 1996 ત્યાં પધરામણીમાં એક હરિભક્તના ઘરે ગયેલા ત્યારે લગભગ રાત્રે 11:30 થયેલા, એ જમવાનું બાકી હતું. એટલે સહેજે આમ એક સંતથી બોલી ગયું કે ઘણું મોડું થયું, આપણે સહેજે બોલી જાય કે 11:30 થઈ ગયા, કારણ કે જમવાનું બાકી હતું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે સંતોએ પૂછ્યું કે કેમ આમ હસ્યા, એ કે સ્વામી તમે 11:30 એમ મોડું થયું કહો છો, આ જ ઘરમાં આ જ રૂમમાં આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 પધરામણી આવેલા. એટલે અમે કીધું હવે તો કંઈ બોલાય જ નહીં, ચૂપચાપ નીચું મોડું કરીને જમી જ લો, નીચું મોડું કરીને જમી જ લો, અમે કંઈ બોલાયું જ નથી. એટલે આવી રીતે સ્વામીએ હરિભક્તોને બધાને ખૂબ રાજી કર્યા છે. 157 પધરામણીઓ ગજેરા ગામમાં બીમાર હોય ને આ બધી પધરામણીઓ ચલાવે, એટલે આવી રીતે એક એક ઘરે જઈને સ્વામી આ બધો સત્સંગનો બાગ ખીલવ્યો છે. અત્યારે તો એમની દૈહિક ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, રોગ છે, એટલે જઈ શકતા નથી. બાકી તો એમને અંતરથી એમ છે કે હું બધાને મળું. એ ત્યાં 1995 અમૃત મહોત્સવના મુખ્ય દિવસે કેટલા બધા ગળગળા થઈ ગયેલા, આમ હાથ જોડીને કે તમે બધા દેશ પરદેશથી હરિભક્તો આવ્યા છો, મારી ઈચ્છા છે કે હું તમને બધાને મળું. હજી આટલું બોલ્યા ત્યાં તો એકદમ ગળગળા થઈ ગયેલા અને આમ ગળામાં ડૂંગો ભરી ગયો, રડી પડેલા. સ્વામી કે પણ બધું આ સમય, આ દેહની અવસ્થા અને બધો સમુદાય વધ્યો એટલે થઈ શકતું નથી, પણ મારી તો ઈચ્છા છે કે દરેકને હું મળું. તો જો આવી રીતે પોતાનો દેહ એમણે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સંતોએ વાત કરી કે સ્વામી તમારે હવે પોપ જેવું કરવું, કે શનિ રવિ ખારી એક વખત આવી ગેલેરીમાં એપિયર થવું, આમ આમ કરી દેવું, આમ આમ કરીને આમ કરે એટલે એમાં વ્યક્તિગત દર્શન આવી ગયા, કથા વાર્તા આવી ગઈ, સભા આવી ગયું, બધું આવી ગયું. તે સ્વામી આમ જોઈ રહ્યા, પલંગ ઉપર બેઠા હતા રાત્રે પોટતી વખતે દાંત કાઢીને, અને આમ ઇનોસન્ટલી એક બાળક આમ જોતા હોય ને બધાને સમજાવતા હતા, એટલે બધા બીજા બધા સંતો જે બીજા 2-4 ઊભા હતા વડીલ સંતો, એમને પણ ઉમેરો કર્યો, સ્વામી વાત બરાબર છે, તમારી ઉંમર થઈ, ઘણી પધરામણીઓ કરી. અને આમ આમ સ્વામી આમ જોઈ રહેલા. પછી બધાનું કહેવાનું પૂરું થયું એટલે સ્વામી કે જો જે સંપ્રદાયની જે રીત હોય એ પ્રમાણે સંપ્રદાય ચાલતા હોય, આપણી રીત જુદી છે. મહારાજના વખતથી અત્યાર સુધી આપણે તો સંતોરી ભક્તોને હળવું મળવું એ આપણી રીત છે. અને પછી એકદમ ઇમોશનલ થઈને સ્વામી બોલ્યા, સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 ઉંમર સુધી બંને પગે વાત અને ફરતા જોયા છે, ફરતા એટલે વિચરણ કરતા. મેં યોગી મહારાજને 78 ઉંમર સુધી ત્યાં વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું તો મેં ગુરુની સેવા ના કરી કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે એમને તો સેવા કરવામાં કાંઈ જ બાકી નથી, આમ ગજા ઉપરાંતની ને હદ ઉપરાંતની એમણે બધી સેવાઓ કરી છે, પણ છતાં એમને અંતરમાં આવું એમ રહે છે કે મારે તો હજી દેહના છેલ્લા શ્વાસ સુધી 21 મે 1950 પોતાના ગુરુહરિને જે વચન એમણે આપેલું, જે પ્રતિજ્ઞા એમણે કરેલી છે, એમાં સાર ધાર શબ્દશ શબ્દશઃ શું કામ, અક્ષરશ એ સ્વામીશ્રીનું પાલન કરી રહ્યા છે એ આપણને આજે તાદ્રશ દેખાય છે. તો આટલું બધું ભક્તવત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજનું આપણને દેખાય. અને એ ભક્તવત્સલપણાના દાવે હરિભક્તોના બધાના નાના મોટા પ્રશ્નો હોય, એના વ્યવહારિક સાંસારિક કૌટુંબિક બધા પ્રશ્નો હોય એમાં પૂરેપૂરો રસ લઈ અને એ કોઈક રીતે જો એ પ્રશ્નમાંથી મુક્ત થાય તો વધારે સારી રીતે ભગવાનનું ભજન ભક્તિ કરી શકે એ હેતુથી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ રીત છે કે આપણી ગુરુ પરંપરા છે એ આપણા વ્યવહારિક પ્રશ્નોમાં પણ રસ લે છે. બાકી એ તો ત્યાગી છે પ્રમુખ સ્વામી મહારાજ, સંસાર એમને છોડી દીધો છે. પછી આપણે દુકાન લેવી કે નહીં, બિઝનેસ લેવો કે નહીં, અને અહીંયા લંડન દેશમાંથી અહીંયા વસવા આવવું કે નહીં, આપણા દીકરા દીકરીઓને શેમાં ભણાવવા કે નહીં, એના લગ્ન આવી રીતે કરવા ના કરવા જ ઠેકાણે, એ બધામાં વળી એમને રસ શું હોય? એ તો ત્યાગી છે પણ છતાંય રસ લે છે એટલા માટે કે આપણને જો એ પ્રશ્નનું સમાધાન મળી જાય અને આશીર્વાદ મળી જાય અને સારું કાર્ય થઈ જાય એ આ પ્રશ્નમાંથી મુક્ત થઈ જાય તો સારી રીતે ભજન ભક્તિને મહારાજને રાજી કરી શકે એવી ભાવનાથી એ પોતે આ રસ લેતા હોય છે. આ ઉત્તર આ પ્રશ્નના સંદર્ભમાં એ સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને 1985 લંડનમાં જ આપેલો કે એટલે અમે રસ લઈએ છીએ. પણ જો મહારાજ પણ આવી રીતે ખૂબ અંગત રસ લેતા, મહારાજ ત્યાં કચ્છ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં બચાવ પધાર્યા, ત્યાં લાધાજીના પત્ની માતાજી, લાધાજી તો ધામમાં ગયેલા, એમણે મહારાજને ખોળો પાથરીને વાત કરી અને એમ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ મારા ચારેય દીકરાઓ છે, એમના લગ્ન થઈ ગયા, એમના ઘરે પણ બધો સંસાર છે, પણ એ ચારેય જણા વ્યવહારમાં બહુ સમજતા નથી. સત્સંગ ખૂબ સારો છે પણ વ્યવહારમાં બધા ઓછું સમજે છે અને હવે ભાગ પાડવાનો સમય આવ્યો છે, જો તમે થોડોક રસ લો અને આ ભાગ જો પાડી આપો તો બહુ સારું, નહીં તો ચારેય છોકરાઓ ઝઘડી મરશે, એને લઈને સત્સંગ પણ ચૂથાઈ જશે. મહારાજ કે આપણે હમણાં રાત્રે થાળ થઈ જાય, જમી લઈએ અને પછી બેસીએ. એટલે માતાજી કે બહુ સારું, અને પછી થાળ જમીન મહારાજ બેઠા, માતાજીને બેસાડ્યા, એ ચારેય ભાઈઓને બેસાડ્યા અને એક બે વડીલ હરિભક્તો, એ કાકાભાઈ રોજકાના અને પૂંજાભાઈ હતા એમને પણ, જે સમજુ અને ઠરેલ હરિભક્તો એમને પણ બેસાડ્યા સાથે. અને મહારાજે કીધું કે તમે બોલતા જાઓ અને પૂંજાભાઈ લખતા જાય કે કયા કયા તમારી મિલકત છે, તમારી ખેતર, તમારું ખેતર હોય, મકાન હોય, બધું લખાવો, નકદ કેટલી છે, ઘરેણા કેટલા છે. એટલે બધાની હાજરીમાં આખું લિસ્ટ તૈયાર મહારાજે કરાવડાયું અને પછી બધાને પૂછ્યું, ચારેય ભાઈઓને અમને માતાજીને, કે આમાં તમારી બધી માલ મિલકત બધું આવી ગયું? તો કે હા મહારાજ, બધું જ આવી ગયું. મહારાજ કે બરાબર ને, હવે કોઈ કંઈ છુપાવતું હોય, કોઈને બીજી ખબર હોય એવું નથી ને? તો કે ના મહારાજ નથી. મહારાજ કે સારું, મારી પાસે લાવો. અને કાગળિયું મહારાજ આખું લિસ્ટ હાથમાં લીધું અને મહારાજ એમાં 1, 2, 3, 4 એમ કરતા ગયા. 4 ભાગ મહારાજે જાતે પાડ્યા. પછી કોઈક જગ્યાએ આંકડો લખ્યો કે 1, પાછું ભૂસીને એમ એક નીચે લખે, એટલે એમ કરતાં કરતાં આખું પાનું ભરાઈ ગયું અને મહારાજે 4 ભાગ સરખા કર્યા. અને પછી 4 લિસ્ટ જુદા કાકાભાઈને કીધું કે તમે બનાવો, એ 4 લિસ્ટ જુદા બનાવ્યા. પછી મહારાજે 4-4 લિસ્ટ બધા વાંચી સંભળાવ્યા પોતે. મહારાજ કે હવે તમને ચારેયને અને તમારા માતાજીને અને તમારા ઘરના ચારેય વહુઓ છે એમને દેખાડી દો. બધા એમ કે ના, 4 ભાગ સરખા પડ્યા છે, પછી આપણે કોને કયો ભાગ એ નિર્ણય કરીએ. એટલે બધા કુટુંબીજનોને પાછા અંદર મોકલ્યા. મહારાજ તો ત્યાં બેસી રહ્યા અને બધા ભેગા બેસીને 4-4 ચિઠ્ઠીઓ વાંચી અને બધાને સંતોષ થયો, બરોબર 4 ભાગ સરખા પાડેલા છે. એટલે પછી મહારાજ પાસે બધા આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ બરોબર છે, અમને બધા કુટુંબીજનોને સંતોષ છે, 4 ભાગ તમે સરખા પાડ્યા છે. મહારાજ કે હવે બનાવો ચિઠ્ઠી. અને નાની ચિઠ્ઠીમાં 1, 2, 3, 4 ચિઠ્ઠીમાં લખ્યું અને મહારાજે પોતે જ જાતે જ આમ શફલિંગ કરીને આમ ચિઠ્ઠી ઉડાડી. મહારાજ કે હવે ઉપાડો, જેને જે ભાગ આવે લઈ જાઓ, સરખા ભાગ જ પડેલા છે એટલે જેને જે ભાગ આવે તમે ઉપાડો. એ ચિઠ્ઠી ઉપાડી અને 1, 2, 3, 4 પ્રમાણે ચારેય ભાઈઓને ભાગ કરી આપ્યો. ચારેય ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા અને માતાજી તો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ તમે મારા દીકરાઓનો બધો સત્સંગ સાચ્યો, નહીં તો વ્યવહારમાં આ લોકો બહુ સમજતા નહોતા અને ભાગ પાડવામાં જો ઝઘડી પડત તો બધાનો સત્સંગ જતો રહેત. એટલે મહારાજને આમ ખૂબ આભાર માનીને મહારાજને આમ પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે કુકડો બોલ્યો, સવાર પડી ગયેલી, રાત્રે મહારાજ જમીને 8, 8:30 વાગે બેઠા છે, સવારે 5 વાગે એ મહારાજ એક પલાઠીએ બેસીને આ ભાગ પાડીને ઊભા થયા. ઊભા થઈને સીધું જ દાંતણ હાથમાં પકડ્યું, આખી રાત બેસીને મહારાજે આ 4 ભાઈઓના ભાગ પાડી આપેલા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્તવત્સલપણાના દાવે કેટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે. અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે ધે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે, બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ. કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય. હમણાં જ ગઈ સાલ 2004ની સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા, ત્યારે ન્યુયોર્કમાં એક કુટુંબના ભાઈઓનો ઝઘડો હતો. એ લગભગ 3 કે 4 ભાઈઓ એમના ભાગ પાડવા માટે, એમને સમજાવવા માટે 6 દિવસ સુધી સળંગ 1-1 કલાક બેઠા, અને 6 દિવસે એ 6 કલાકની આમ બધી ટોટલ એ મિટિંગ પૂરી થઈ, અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી. ત્યારે ચારે ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન ભળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં. એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા, અને આમ રડીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી તમે અમારા ઘરનો બધો સત્સંગને વ્યવહાર સાચ્યો, બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું, અને બાઈઓમાં પણ એટલે ચારેય દીકરાઓના વહુઓમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત, પણ આ તમે સાચ્યું. તો જો આવી રીતે આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી, પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી. એમનું એક ભક્તવત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે એટલા માટે. અને સ્વામીશ્રીને અહીંયા જ રેમન્ડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો, તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી, તમે કંઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કંઈ વાત ખબર નથી, તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મૂંઝવણો ઠાલવે છે, આવા જ પ્રશ્નો રજૂ કરે છે, અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે, વાંધો નહીં દુકાન વેચી કાઢ, આશીર્વાદ છે, લગ્ન કરી નાખ, નથી કરવું આ તું રહેવા દે, હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને. અને અત્યારે જો ને સ્વામીનું પોઝિશન જ એવી છે, સવારથી ઉઠીને એમને ડિસિઝન જ આપવાના. અને આપણે કહી શકીએ કે આપણે સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી એક અઠવાડિયા મળે છે આ ઉંમરે પણ. એટલે એટલા બધા સવારથી ઉઠી એમને હા ના જ કરવાની, અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે, અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય તમારા આપણા બધાના જ પ્રશ્નો હોય છે, કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય. સંત સ્વામી જેમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે, આટલા આખો લોકો આમ હાથ જોડે જય બોલાવે, પણ પ્રમુખ સ્વામીની જગ્યાને બેસાડ્યો તો 1/2 કલાકમાં ગાંડો થઈ જાય, ચક્કર ફરી જાય. અને વિવેક સાગર સ્વામીની ઇન્ટરવ્યૂમાં મેં બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો, એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે? ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં ઝળઝળી આવી ગયેલા, અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યૂ હતો સાયમ સભામાં, ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા, એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને, કેટલા ધંધોની વચ્ચે એક સ્થિર રહી શકે છે, નિર્ણય આપી શકે છે, એમની ગજબની સ્થિરતા છે. પણ રેમન્ડ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો, પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે? પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે, બધું જ. તમે એમ કહો દુકાનનું પૂછો એટલે આગળ પાછળ બધું પૂછે, કેટલો ધંધો થાય છે, કોણ વેચનાર છે, કેટલા વર્ષથી દુકાન ચાલે છે, શું અંદર માલ વેચો છો, બીજા શું શું સ્કોપ છે, ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં, એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને. એક પ્રશ્ન લઈને જાઓ એટલે તમને સામે 10 પ્રશ્ન પૂછે, આમ આપણને એમ થાય કે આટલા તો મેં નહોતા વિચાર્યા. પણ એ જો સ્વામીના જીવનની એક આ વિશેષતા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે જો જવાબ આપજો આમાં શું થાય. કોક એમ કહે કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે ને અપ કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે, અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે, અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે, બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે, જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે, અને ટ્રાન્સફર લઈને ના જઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ 7 વર્ષે મળશે, અને પ્રમોશનની ખૂબ જરૂર છે, પગાર વધારો થાય એની માટે, સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી, કોઈ સગાવાળા નથી, ક્યારે એવો પ્રશ્ન છે, તો હું શું કરું, ટ્રાન્સફર લઈને જઉં કે ના જઉં, બોલો. આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને, તો સ્વામી એમ કહેવાનું કે એમ કર હું વિચારું, તું એમ કર, 9 વાગે ને રાત્રે મને 9 વાગે એવું કહેવાય, રાત્રે 9 વાગે એના જેવા 25 લાઈનમાં ઊભા જ છે, અને અત્યારે રજૂ કરે છે એની પાછળ 25-35ની લાઈન બધી આવી જ છે, સીધો ફોન સ્વામી પર આવે કે સ્વામી મારી દીકરીનું લગ્ન કરવાનું હતું ને એક જગ્યાએ ઠેકાણું જોયું છે, આમ આપણા પેલા આમ જ્ઞાતિ પ્રમાણે પેલું જ છે, થોડું ઊંચ નીચ થાય એવું છે, પણ આવી રીતે છોકરો આ કમાય છે, આવી રીતે છે, એકનો એક દીકરો છે, એ લોકો આમ રહે છે, એના ફાધર ધામમાં ગયેલા છે, અને આપણે દીકરી આટલું ભણે, છોકરો થોડો ઓછો ભણેલો છે, પણ એના એક તો ધંધો છે, અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે, અમારા વડીલોને પહેલાં છે, વડીલો બે મળ્યા છે અને વાતચીત થઈ છે, હા વિધિન 3 મિનિટ્સ ઈ ડિસ્ક્રાઇબ્સ ધ હોલ કેસ, અને સ્વામી ફોન ઉપર કહે હા આશીર્વાદ છે, વાંધો નહીં કરી નાખો, ભલે આશીર્વાદ છે, જય સ્વામી, ફટ મૂકી દેવાનું, લો આવા ડિસિઝન તને સવારથી રાત સુધી કેટલા આપવાના. હવે સ્વામીએ તો જોયા તો ના હોય બે, અને જોયા તો પેલા છોકરાને જોવે, પેલી બાજુ જોયું જ ક્યાં હોય, ઊંચું નીચું કાળું ધોળું કશું જોયું ના હોય સ્વામીએ તો, અને સ્વામીએ બધા ડિસિઝન આપવાના, ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી. દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થોની આ જવાબદારી લેતા નથી. હા, અત્યારે કોઈ નથી લેતા. દે ડોન્ટ રિસ્ક ઇટ, ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશિપ. ખબર છે આ જોખમ છે કે આશ્રિત તમે આ દુકાન ચાલશે ને ખોટમાં ગઈ તો પેલો તો આઈને તરત પાછો બાખડે સ્વામી જોડે, ખબર છે. એટલે કે જે તે ધર્મગુરુ સાથે, પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે. વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માટે ગીવન મોર દેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ. 20 લાખથી વધારે નિર્ણયો આપ્યા હશે. રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે આ નિર્ણયો આપો છો એકદમ છૂટથી, પાછા પ્રેમથી, લોકોને વિશ્વાસ એટલે તો આવે છે. બાકી કોક વખત આપણને ખોટા અનુભવ બે ચાર કરવા થાય, ફરી કદાચ સ્વામી પૂછવા જાય. પણ કેટલા બધાને એમાં હૂંફ છે, એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે, અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે, એટલે વારે વારે સ્વામી પાસે જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રી એમ સહજ બોલ્યા, સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાળો, અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જાઉં છું. આમાં હું મારી બુદ્ધિ વાપરતો નથી. એનો મતલબ શું થયો કે આપણી સાથે મહારાજ સાક્ષાત વાત કરે છે, મહારાજ જ એ આપણી સાથે બોલે છે. તો આવી રીતે સ્વામી આપણા પ્રશ્નોનું માર્ગદર્શન કરી આપે છે. છેલ્લી વાત આપણે કરીને પૂરી કરીએ કે ઇમિડિયેટલી નેક્સ્ટ ક્વેશ્ચન, કે તમે આટલા બધા નિર્ણયો આપ્યા છે એમાં તમને ક્યારે પસ્તાવો થયો છે કે મેં આને કીધું કે આ દુકાન વેચી નાખ, વાંધો નહીં, આશીર્વાદ છે, અને પછી આમ જતો જ પાછળ તમને એમ થાય કે મેં આને ખોટું કીધું, આ દુકાન વેચવાનું આ દુઃખી થઈ જશે, એવું તમને થાય છે ને? તમે તો ધડ સવારે 9 થી 9:30માં 100-150 જાય, બપોરે 1 થી 1:30માં 100-150 જાય, અને રાત્રે 9 થી 9:30માં બીજા 150-200 જાય, 300-400 તો ફેરવી નાખે છે સવાર સુધી, સવારથી રાત સુધીમાં આમ ઉલટ સુલટ હાઉસ શોપ બિઝનેસ ધંધો બધું કેટલું કરી નાખે. તો કે તમને કોઈ દિવસ પસ્તાવો થાય છે? હવે આપણને આ પૂછ્યું હોય કે તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા છે એમાં તમને પસ્તાવો છે, એવું પૂછ્યું હોય તો આપણે એમ કહીએ કે ક્યારનો કહું, ગઈકાલ સાંજનો, આજ સવારનો, હમણાં સભામાં આવતો તો ને એક કહું, અહીં સુધી આવી જાઉં, વર્તમાન કાળ એકદમ પ્રેઝન્ટ ટેન્સ સુધી આવી જાય. અને ઘણા તો બિચારે જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ દુઃખી છે, કે તે દાડે વિડીયો કેમેરા અને ફોટોગ્રાફર હતો અને છાતી કાઢીને હાર પહેરી લીધો પણ ઉપાધિને પાર નથી. હા, તે દાડે ઉત્સાહમાં આવી ગયેલો, આમ છાતી કાઢીને કે પહેરાય દો હાર કહે છે, પણ તે દાડે ઉપાધિમાં ત્યારથી શરૂ થઈ. એટલે ઘણા તો જે જીવનનો બિચારે મુખ્ય નિર્ણય લીધા છે ને એમાં જ દુઃખી છે. જ્યારે આ પ્રશ્ન, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ અ પર્સન હુ હેઝ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણય, આમ સ્પોન્ટેનિયસ નિર્ણય આપવાનો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય જવાબ ચાલુ કરવાનો, સ્વામીએ શું કીધું? સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કોન્ફિડન્ટલી, સ્વામી કે ક્યારેય નહીં, મને કોઈ નિર્ણયનો પસ્તાવો જ નથી થયો. દેટ મીન્સ ઇઝ નોટ અ હ્યુમન બિંગ, એ માણસ છે જ નહીં, એ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ને તો જ પોતે કહી શકે કે મેં જે નિર્ણયો લીધા છે ને મને કોઈ પસ્તાવો જ નથી, બધું જ સાચું ને સારું છે. પણ એ આ ભક્તવત્સલપણાનો દાવો છે કે જે મહારાજ પોતે ભક્તવત્સલ હતા અને હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખે છે, એ જે મહારાજની કૃપા એ ભક્તવત્સલપણા રૂપે આપણી ઉપર વરસતી, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પણ આ ભક્તવત્સલપણામાં આપણી ઉપર વરસે છે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. સાવધાન, અરસપરસ મિત્રતા હોય પણ કોઈ વખત મનમાં એવું થઈ જાય એટલે વાંકું બોલાય, તો મહારાજ કે એના જેવું કોઈ પાપી નથી. આ સત્સંગમાં પગ મૂક્યો તમે એટલે નેગેટિવ અવરાઈ બધી બંધ, બધી રાખવી જ નહીં મનમાં, ના રાખ. મનમાં હોય તો આગળ વાત વધે પણ રાખવી જ નહીં. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જણાવાય. સારામાં સારો હરિભક્ત કોને કહ્યું? તેને પોતાનો દોષ દેખાય, પછી આગળ દોષ જ દેખાય નહીં તો બધી ગમે એ વાતો કરતો હોય ને એ બધું ફોગ. પોતાના દોષ દેખાય એ નંબર મારી જાય અને આડાવરી આપણે કેટલું ડાપણ કરીએ છીએ પણ એ કાંઈ કામમાં આવે નહીં. પોતાના દોષ દેખાય, જેમ બીજાના દોષ જોવામાં આપણે કેટલા તત્પર હોઈએ છીએ ઊંડે ઊંડે. અત્યારે તો વાત બધી બની ગઈ છે સારી, બધા સારાવાના કરે છે, પણ પહેલાં તો અને જે મનમાં હોય, મનમાં હોય એ બહાર આવે, ગમે ત્યારે આવી જાય. તો મહારાજ કે સાવધાની રાખી અને પોતાના દોષ આપણે બીજાના દોષ ઉપર કેટલી બધી ખાર હોય છે, બીજાના દોષ કહી દેવા કહી દેવું મનમાં રહે અને એમાં ભળાઈ મારે કે બીજાના દોષ હું જોવામાં પહેલો નંબર, એના દોષ બધા જોયે. પછી એ અવરાયનો ત્યાગ કરો, સીધે સીધી વાત કરી. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી, કોઈ પાપી નથી. મહારાજે સાવ નંબર કાઢી નાખ્યા, સાવ એને કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય, જો સવરાઈ અવરાઈનો ત્યાગ કહીને જેને પોતાનો દોષ દેખાય, પોતાના દોષ દેખાય જ નહીં, ગમે એમ હોય તો છાવરી લે ઉપર થાબડે, ભાઈ આ થઈ ગયું, મારે કંઈ હતું નહીં એવું. પણ એ અંદરનો અંતર છે એ બહાર આવે. એટલે જેને પોતાના દોષ દેખાય, હવે આપણે વિચાર કરવો, થોડીક વાર વિચાર કે પોતાના દોષ દેખાય છે પછી આગળ વાત. તો મહારાજે કેટલી મોટી ગિફ્ટ આપે, કેટલું બધું સારામાં સારો હરિભક્ત એને જાણવો. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. યોગી બાબાએ કેટલી સીધે સીધી વાત કરી કે મારામાં અવગુણ હોય તે મને કહેવું, તે કારણ સુધરાય. અને યોગી યાદવ પોતાના દોષ, બીજાના દોષ પોતાને માથે વારી લે તો પછી એમની તો ક્યાં વાત છે. આપણે તો પોતાના દોષ બીજાને માથે ઠાલવે, આ મારે કરવું નહોતું પણ તોય થઈ ગયું ને, એ બધી ખોટી દાને છે, ખોટું. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણે, સારામાં સારો. બધા સારા હોય પણ એના કરતાં સારામાં સારો હરિભક્ત જાણે. કેટલી મોટી ગિફ્ટ આપી છે મહારાજે, તો આને પકડી રાખો. બીજા બધા ઘણું બધું પકડી રાખીએ છીએ અને આટી તો પકડી જ રાખે અને અવરાઈને માર્ગે ચાલે. એ બધાનો ત્યાગ કરીને આ સારામાં સારો હરિભક્ત જાણે, કેટલી મોટી પ્રાઇઝ છે. એને એ સાચવા માટે બીજું બધું કરો, ના ઘટે ત્યાગ કરો, અને જે કરવાનું હોય કરો. સાવ સહેલી વાત છે, આમ જોવા જઈએ તો સાવ સહેલી વાત છે. અંતરમાં ઉભરાય ને ઉભરો હોય એ બધું બકી જાય, લવરી કરી જાય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ ભૂલે તે સમાન કોઈ પાપી નથી. આ ઘૂંટવા જેવી વાત છે. પોતાના મનમાં આ કડી જાણી લેવા જઈ છે સારી રીતે. જેને પોતાના દોષ દેખાય, જો આ પણ ઘૂંટવા જેવી વાત છે. ખાલી ઉપર ઉપરથી બોલીએ, એક વાર બે વાર પંદર વાર બોલીએ ના ચાલે, અંદર જીવમાં ઉતરી જાય. શ્રીજીમાં કેટલી મોટી વાત કરી છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. તમે સારા થવું હોય મહારાજની દ્રષ્ટિમાં, લોકની દ્રષ્ટિ બીજી નહીં, મહારાજની, મહારાજની સમક્ષ, મહારાજને ગમે એવી વાત, મહારાજને આ વાત કેટલી ગમે છે, એટલા માટે તો મહારાજ કહે છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવા. બોટાદમાં અમીર ખાચરના ભવનમાં શ્રી વાત કરતા કહ્યું, જેના પર જેને ઈશક હોય તે તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી. ઈશકની વાત તો બધા ઈશકમાં છે ને, આ વ્યવહારમાં કેટલા મંડ્યા છે. એટલા સત્સંગમાં નથી, સત્સંગમાં ઉપર ઉપરથી વાત કરે છે, પણ વ્યવહારમાં જેમ વ્યવહારોમાં કેટલી બધી ચીવટાઈ રાખે છે. એટલું એક પાઈ જવાના દે આગળ પાછળ એટલી ચીવટાઈ રાખે છે. તેમાં સત્સંગમાં પણ મારે, અને આપણા ઘરના છે ને, આપણે કરવા જેવું છે. આ કરીએ તો આગળ વધતા જઈએ, પણ બીજે માર્ગે ચાલીએ, અવરાઈને માર્ગે ચાલીએ, એમાં ઘટતો ને ઘટતો ઘટતો જાય એનો અસ્તિત્વ ન. સત્સંગમાં એના મનમાં જે ઘરે મોટા મોટો માનતો હોય બધું છે, ઠીક છે, પણ મહારાજના મતે, મહારાજની દ્રષ્ટિ, મહારાજની દ્રષ્ટિમાં આવે એ જ સાચું. દુઃખ દેખી ડગે નહીં તેનો સત્સંગ સાચો છે આપણે. અને આ દુઃખ તો કોને નથી આવતું? વિમુખજન હોય સત્સંગ એ બધાને દુઃખ આવે છે. આ દુનિયામાં કોઈ દુઃખ ના આવે બતા તો ફેર એટલો. સત્સંગી છે એ હસીને દુઃખ ભોગવે છે, અને વિમુખજન હોય એ રડીને ભરે. પણ બેને ભોગવવાનું થશે તો માટે શા માટે કજિયો કરો? અને ભગવાનનો રાજીપો થાય છે, ભગવાનનો રાજીપો થાય છે એ માર્ગ પકડો. એમાં ભગવાનનો રાજીપો હોય એનો હાથ ઊંચો રહે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમને તો અનંત પૃથ્વીઓ છે, અનંત બ્રહ્માંડો છે, પણ આપણે અહીં પધાર્યા આ મંડળમાં, આ ભૂમંડળમાં, એટલે આપણે આનંદાનંદ. ઘણી વખત મહારાજ અથવા સ્વામી બધા તત્વજ્ઞાન ઉપર હોય પણ આપણને સુલભ ના થાય, પણ મહારાજ પધાર્યા તે દિવસથી મહારાજ સ્વામી સત્પુરુષો એમને લીધે આપણે આનંદ આનંદ કરીએ છીએ. નહીં તો કોરા કડાકા હોય. શ્રીજી મહારાજ બધું ચાલે ના ચાલે એવું નહીં, પણ બધું મહારાજ વર વિનાની જાણ એના જેવું છે. શ્રીજી મહારાજ પધાર્યા એટલે આખા અનંત બ્રહ્માંડમાં બધાએ આપણે આનંદ આનંદ થઈ ગયો. અને અમારે શાસ્ત્રીજી મહારાજ મારા તો પધાર્યા અને પ્રત્યક્ષ એ બહુ મોટી વાત છે. નહીં તો ભગવાન અહીં પૃથ્વી પર હોય પણ તોય આપણને મળ્યા ના હોય તો કેટલું છેટું પડે. એટલે મહારાજ શાસ્ત્રી મહારાજ પોતે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજ યોગી આપણને પ્રમુખ સાહેબ મહારાજ આપણને બધાને મળ્યા છે. કોઈને મળ્યા ના આવ્યો બાકી નથી, અથવા દર્શન થયા. દર્શન એ દુર્લભ છે પણ આપણને બધું પ્રાપ્ત થયું છે એટલે એનો આનંદ જુદો છે. આ ખાવા પીવા પંચ વિષય એ આનંદ જુદો છે અને પ્રાપ્તિ થઈ ભગવાનની સંતની એ આનંદ જુદો છે. એમાં તો ધન્યતા, જીવનની સાર્થકતા આપણને થઈ જાય અને એનો આનંદ કોઈ પાર પામે એમ નથી. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આપણે પધાર્યા અને એમને બધી લીલા કરી, ચેષ્ટા કરી, બધા ભક્તોને અનંત લાભ આપ્યો. જે રીતે ભગવાન લાભ આપવો હતો એ રીતે આપ્યો. બધાના સંકલ્પો પૂરા કર્યા. મહારાજ શાસ્ત્રીમાં ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ યોગી અપન પ્રમુખ સાહેબ બધાના સંકલ્પો પૂરા કર્યા. આ પૃથ્વી પર આવીને સંકલ્પો શુભ સંકલ્પ, બીજા તો સંકલ્પો પૂરા કર્યા છે પણ એ સંકલ્પ આપણે બહુ કામનું નહીં. આધ્યાત્મિક જે એકાંતિક ધર્મનું પ્રવર્તન એમાં આપણે ચાંચ ખૂચીએ તો ધન્યતા નહીં. ખરેખર એ લાભ, બીજો લાભ તો આપણે બધું હાય ચાલે છે પણ એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ એટલે આપણે બધા એકાંતિક ભક્તો મહારાજ સ્વામી જેવા જ થઈએ એ એકાંતિક. અને પછી એમાં સુખનો પાર નહીં. એટલે આપણે એવું થયું છે. શાસ્ત્રી મહારાજ યોગીઓ પણ પ્રમુખ સાહેબમાં કાંઈ બાકી રાખી નથી આપણે સુખ આપવામાં, પણ જેને લેતા આવડે એને કામ થાય. બાકી બધા બીજા અધરતા લબડ્યા કરે, પણ જેને ઓળખાણ થઈ સ્વામીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ એમની ઓળખાણ થઈ, યોગીઓ પણ એ ઓળખાણ થઈ, એ કાટી ગયા, ધન્ય થઈ ગયા. એમને ખબર હોય કે ના હોય, આપણને ખબર હોય કે ના હોય, પણ આ જે પારસમણીનો ચિંતામણીનો સ્પર્શ થયો એ લોખંડને ક્યાં ખબર હોય છે, પણ પારસ ભાઈનો સંબંધ થયો અને એ તો લોઢું જ હતું, પણ પરિવર્તન થઈ ગયું. એમાં આપણે બધાને ઘણાને ખબર જ ના હોય શું ચાલે છે આ સત્સંગમાં, નાના નાના બાળકો બધા. પણ પાસની ચિંતાનો સ્પર્શ થયો, ધન્ય થઈ, રૂપાંતર થઈ ગયું. એકાંતિક સામાન્ય સ્થિતિમાંથી લઈ જઈને એકાંતિક ભક્ત થઈ ગયા, અને થવાના જ, બાકી રાખે નહીં. આ સંતો મહારાજ સ્વામી સંતો સત્પુરુષ એ બાકી રાખે નહીં. આપણે ભલે આપણે બાપા પાસે આવીએ, સકામ ભક્તિ કરીએ, પછી આ લોકનું માગીએ, પણ એમના મનમાં, મારા સ્વયં મનમાં તો બીજું જ છે. બધાને એકાંતિક કરવા છે. યોગી અપાય બોલ્યા, આખું બ્રહ્માંડને રંગવા છે અને આખા બ્રહ્માંડને એકાંતિક કરવા છે. એ કેટલી મોટી વાત એકાંતિકની. અને એમાં સુખ સુખ સુખ એમાં કંઈ મળે નહીં, દુઃખનો છાંટો એ નહીં. અને તમને દુઃખ જેવું દેખાય આ લોકમાં, પણ એની પાછળ સુખ છે. આ દુઃખ આપે છે, પણ એની પાછળ સુખ રહેલું છે, અને એ ભગવાનનું સુખ છે. એટલે આપણને આવી પ્રાપ્તિ થઈ છે. ધન્ય ધન્ય ધન્ય થઈ ગયા. અને આ સત્સંગ પાકો રાખો, સત્સંગ છોડતા નહીં. ગમે એટલી બધી મુશ્કેલી આવે, ગમે એવું કરવું પડે, પણ સત્સંગ છોડતા નહીં. સત્સંગને આપણે માણસ ડૂબતો હોય અને તરતો હોય, પણ હાથમાં મુઠ્ઠીમાં ઓલી પારસ રસ હીરો હોય એ રાખી મૂકે, અને પછી જમીન આવે ત્યાં બધું ખેલ ખેલ. તો આપણને એવું છે, સત્સંગ મુકતા જ નહીં. સત્સંગ મહારાજે વાત કરી, જે સત્સંગ મૂકે છે અમે એને મૂકી દઈએ છીએ. સત્સંગ રાખે, ગમે ભોગે સત્સંગ રાખે, મોટા પુરુષનો સંગ રાખે. સત્સંગ એટલે મોટા પુરુષનો સંગ એ આપણને કઈ ગતિ પમાડે એ આપણને ખબર ન હોય, પણ બહુ લાભ થયો છે. એ લાભને આપણે પકડી રાખીએ, કોઈ દિવસ મૂકીએ નહીં, એ જ પ્રાર્થના.

स्वामीनारायण भगवान ने जय आ लोग गुजराती बहुत स्पष्ट बोले हैं गुजराती एकदम ब्रांड न्यू आया है ये बोले अने वाला सिद्धांत गान गाव आए तो आका अनंगोटी ब्रह्मांड थी पर से स्मॉल हैंड्स एंड बिगेस्ट हार्ट हवे श्रीजी महाराज ना गुणगान गाया मुक्तो ना अक्षर ब्रह्म ना ऐश्वर्य प्रताप ना એ બધાથી પર અનંગોડી બ્રહ્માંડથી પર ભલે નાના હતા પણ વાત બહુ મોટી હતી અને ઓલા લૂલા થાવ લંગડા થાવ બહેરા થાવ એ વાત હવે કેટલી સાદી સિમ્પલ વાત પણ આમાં બધું ઘણું બધું આપી દીધું એકદમ સિમ્પલ વાત બહેરા થાવ આંધરા થાવ લૂલા થાવ પણ એમાં કેટલું બધું આપ્યા બ્રહ્મ વિદ્યા આવી ગઈ અંદર બ્રહ્મ વિદ્યા આવી ગઈ એટલે બહુ મજા આવે છે સરસ વાતો બોલે છે એક એક વાતો તોડીને

તમારે અહીંથી કોણીથી અહીં બંધ કરી દેવાનું અને તમારે હાથ આમ લેવાનું, કોણી બેન્ડ નહીં કરવાનું. તો દાનો હતા ને એ ખુશ થયા કે આ દેવો શું કરશે, જો બીજાની દ્રષ્ટિ આપણે શું કરશે મને દાન, આ દેવો શું કરશે ભાઈ ખરેખર એવો છે. અમે તો આમ કહીને ઝીલી લઈશું અને એ લોકો શું કરશે. પછી કોમ્પિટિશન થઈ, ટોસ જીત્યા આ લોકો દાનો, અને પછી મંડ્યા. હવે એકબીજા ઉપર નાખ્યા અને પછી ગમત જ ચડ્યા. આમ એ તો દાનો હતા ને એટલે બધે રસોડું ધોવું પડ્યું બધું. હવે રીતસર બીજી ઇનિંગ થાય એટલે બધું ધોઈ નાખ્યું, બધું કર્યું, બધું રમખાણ મચાવી દીધું. પછી હવે આ લોકો દેવોની વાત થઈ કે હવે શું કરશે એ લોકો. અમે તો કંઈ એમ કરતા હતા અને આ લોકો તો ક્યાંય નાખશે. પછી બેઠા અને સામ સામા જમાડવા લાગ્યા. તમે શું જોઈએ છે? લાડુ. લાડુ શું જોઈએ છે? જલેબી. ઓલા લોકો દીન ખાઈ ગયા કે હારો આ તો ખરી ટેકનિક વાપરી અલગ. પણ જો આ સંપ હતો ને, એકબીજા માટે આદર ભાવ હતો, પ્રેમ હતો અને સંપની ભાવના મૂર્તો કે આપણે આ કાર્ય પાર પાડવું છે તો કેવી રીતે પાર પડાય. તો બેસ્ટ ટેકનિક શોધી કાઢી કે આમાં જ આ છે. એટલે આ સંપમાં જે કેવી તાકાત છે, પ્રેમથી જમી ગયા બધા એકદમ. અને ઓલા લોકો તો બધી રસોડું બગાડ્યું, મોડું બગાડ્યું, હાથ પગ બગાડ્યા, બરડા ઉપર પડ્યા, બધું બગાડ્યું. એટલે આવું થયું. એટલે સંપની વાત આજે સીધે સીધી વાત છે. એટલે આપણે સંપે સંપને સંપ રાખવું અને એમાં ઘણા ફાયદા છે. સંપથી ફાયદો ફાયદો ફાયદો જ છે, નુકસાન જ નથી. અને કુસંપથી જો સંપ ના હોય તો સ્વામી તો કહું આમ ને આમ સંપીને રહેશો તો કામ ક્રોધાથી નહીં નડે, અને સંપીને નહીં રહો તો અલ્પ દોષ તમને સત્સંગમાંથી બહાર ફેંકી દેશે. કેટલી મોટી વાત, બ્રહ્મરૂપ થવાની વાત મહારાજે ગુણાતન સ્વામી કહી દીધી કે સંપીને નહીં રહો. કુસંગ તો બહુ ઓલા દાનવને દેવો તો કુસંગ જ હતો, અને પછી સંપ સંપ ના હોય તો કંઈક મીડિયમ રસ્તો નીકળે. પણ કુસંગ અને સંપ નહીં, સંપ સંપ જ નહીં એટલે કુસંપ. તો બધું આ કેવું તોફાન મચાવી નાખ્યું. એટલે આપણા જો સ્વામી કહે સંપીને નહીં રહો, એટલે કુસંગ તો નથી પણ સંપીને નહીં રહો એટલે એમાં અલ્પ દોષ સત્સંગથી બહાર ફેરે. એટલે સંપ મૂળ સંપ સંપીને નહીં રહો અને કુસંગ એ તો વાત જુદી. બસ સંપ હોય તો સ્વામીએ કહ્યું કે તમે બ્રહ્મરૂપ થઈ જાઓ, અક્ષરધામમાં બેસી જાઓ, એ વાત કરી. સંપ
जो जूना

नमन बोला लोग को पर्वत आरोहण करता माउंटेन क्लाइंबिंग तो दरेक आप एक दौड़ो है दरेक ने कैड़ में बंधी गयो है दौड़ो लामे पही चढ़े तो एक जन स्लिप था तो लटकी रहे बीजो स्लिप था लटकी रहे तीजो लटकी रहे बोला अने जो एकलो है तो क्या एक जतो रखाई में वैली में पत्तो ना पर लावी चढ़ता है बदा सही सलामत जाए अने पाछा है अने आ એટલે જો આ સંપ કેટલું એક જણનું બળ ના ચાલે અને રાજાએ પણ એકને કહ્યું કે આ તમે આ તોડી નાખો અને જોડી દાતાની હતી કે તોડી નાખો એટલે દાતણ ખબર છે ને દાતણ ખબર છે ઘણી બધી ટૂથપેસ્ટ હોય ને હોય સામટા તોડવા ના તૂટે એટલે પછી એટલે અમલદાર રાજાએ અમલદારને કહ્યું ના તૂટ્યું પછી એક વાત કહી તો એક તળ તોડી નાખી તો જો આ સંપ હોય અને સંપની તમે સાવરણી લો ને સાવરણી સ્વીપિંગ તો એટલા વાંસની સાવરણી આવે હવે એક એક બધા 50 જણને એક એક સરી આપો અને વારો એક દાણું ના આવે ભાત સંપેલું હોય બરાબર સ્વીપિંગ કરી નાખો તો જે એટલે સંપમાં બધે સંપ છે આધ્યાત્મિકમાં લૌકિકમાં બધે સંપનું બહુ જોર છે એટલે આધ્યાત્મિકમાં તો શ્રીજી મહારાજે ગુણાતન સ્વામીએ એકાંતિક ભ્રમરૂપ થવાની વાત કરી કે આમને આમ સંપીને રહેશો તો તમને કામ પ્રદેક નહીં નડે અને સંપી નહીં રહો અલ્પ દોષ સત્સંગ બહાર ફેંકે એટલે આપણે તો આ વાત પકડવાની કે સંપીને એવો સંપ રાખો એવો સંપ રાખો મહારાજ સ્વામીને ગમે પ્રમુખ સ્વામીને ગમે અને આપણે એકાંતિક ભક્તિને ધામમાં બેસી જઈએ સેવાન સ્વામી

વ્યાક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શુભ્ય અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જોમઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરે શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રી જે ગુરુ યોગી જે ઉભયને કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય

છેલ્લા 4 દિવસથી આપણે વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા એ વિષયક વાતો આપણે સાંભળી રહ્યા છીએ. એમાં આપણે 2 દિવસથી ભક્તોના આખ્યાનો સાંભળીએ છીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને દેખાય છે, એવો જ અનુભવ આપણને થાય છે. ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, એમાં રોમનો પણ ફેર નથી. એ વાતની આપણને આ બધા વ્યક્તિત્વના પાસા જોતા પ્રતીતિ આવે છે. શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા સંતવત્સલ પણ હતા. સંતો માટે એમને અપાર પ્રેમ હતો, કારણ કે પોતાના વચને ઘર બાર સંસાર વ્યવહાર પોતાનું ભણતર કારકિર્દી બધું જ છોડીને સર્વસ્વ ન્યોછાવર કરીને ભગવાન સ્વામિનારાયણ પાસે ત્યાગી થઈને રહેલા, એટલે મહારાજ પણ એમનો મહિમા સમજી એમની ઉપર અપાર હેત વરસાવતા. એવી જ રીતે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ સેંકડો સંતો પોતાનું ઘર બાર વ્યવહાર મા બાપ ભાઈ બહેન સગાવાલા પોતાની કારકિર્દી ભણતર બધું જ છોડીને એ ત્યાગાશ્રમ ગ્રહણ કરીને એમની પાસે રહ્યા છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ શ્રીજી મહારાજની જેમ સંતો માટે અપાર પ્રેમ છે, અપાર વાત્સલ્ય એમના અંતરમાં છે, અને એ વાતનો અનુભવ અમને સૌને થાય છે. તો શ્રીજી મહારાજ જેવા સંત વત્સલ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સંત વત્સલ છે. જેમ તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો કોઈ નાનો મોટો પ્રસંગ હોય અને તમારે સાયદી પૂરવવી હોય તો તમે તમારી વાલી વસ્તુના સમ ખાઓ. કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તમે એમ કહો કે આ મારો એકનો એક દીકરો છે, એના સમ જો હું જૂઠું બોલતો હોઉં તો. સામેવાળી વ્યક્તિને પ્રતીતિ લાવવા માટે તમે તમારી સૌથી કિંમતી વસ્તુ છે એના સમ ખાઓ, અને સમ હંમેશા પોતાની સૌથી વાલી વસ્તુના સમ ખવાય. ઘણા બધા તો કે જો હું ખોટું બોલતો હોઉં તો તારા સમ, અને મારો છે કોકને. માણસ સમ ખાય એ પોતાની વાલી વસ્તુ ના ખાય. એમ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં જ્યાં જ્યાં આધ્યાત્મિક વાતો કરી છે એની પ્રતીતિ સર્વે સભાજનોને મુમુક્ષુઓને આવે એ માટે એમણે પણ જ્યાં જ્યાં સમ ખાધા છે ત્યાં બધે જ ઠેકાણે પોતાના વાલા સંતોના સમ ખાધા છે. શ્રીજી મહારાજે વાતો કરતા વાત કરી છે કે જો આ વાત લગારેક મિથ્યા હોય તો અમારા પરમહંસના સમ છે, આ વાત લેશ માત્ર પણ જો ખોટી હોય તો આ સર્વે સંત મંડળના સમ છે. અંત્યના બીજા વચનામૃતમાં, અંત્યના 21મા વચનામૃતમાં, મધ્યના 47મા વચનામૃતમાં બધે જ ઠેકાણે શ્રીજી મહારાજે સંતોના સમ ખાધા છે, એટલે સંતો એમને અપાર વાલા હતા. એક વખત શ્રીજી મહારાજ ત્યાં બોચાસન હતા અને મહારાજને ત્યાં સુરત પધારવાનું હતું. મુનિ બાવા અને બધા હરિભક્તોનું આમંત્રણ હતું કે આપ સુરત પધારો, અને મુનિ બાવા એમને લેવા માટે સામા આવ્યા. ત્યારે શ્રીજી મહારાજની સાથે લગભગ 250 જેટલા સંતો એ પોતે ત્યાં વિચરણમાં સાથે હતા. હવે તે વખતે મુનિ બાવા જ્યારે લેવા માટે આવ્યા ત્યારે મહારાજે બધા સંતોને આજ્ઞા કરેલી કે અમે સુરત તો થોડા ઓછા સંતો જ પધારશું, તમે બાકીના સંતો બધા વિચરણ માટે આજુબાજુના ગામ જાઓ. અને બધા સંતો નીકળી પણ ગયા. મુનિ બાવા અને સુરતના હરિભક્તો બધા મહારાજને તેડવા માટે બોચાસણ પહોંચ્યા, દર્શન દંડવત થયા. તે વખતે મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મહારાજની સાથે હતા. એમણે મહારાજને વાત કરી કે મહારાજ,
સુરત જેવા મોટા શહેરમાં આપણે જઈએ છીએ અને ત્યાં જો આપ વધારે સંતો સાથે પધારો તો બહુ સારું છે. એટલે આવી રીતની વિનંતી હતી મુનિ બાવા નિત્યાનંદ સ્વામીની. એટલે આવી રીતની એક વિનંતી નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીની હતી. એટલે શ્રીજી મહારાજે પોતે પણ વાત કરી કે અમારી પણ ઈચ્છા છે કે વધારે સંતો સાથે અમારે સુરત જવું છે, પણ અમને આ મુનિ બાબાએ વિવેક કરવો જોઈએ ને. જો મુનિ બાબા એમ કે વધારે સંતો સાથે આવો તો અમે હમણાં જઈએ. એટલે સંતોએ મુનિ બાબાને વાત કરી કે આવી રીતે તમે મહારાજને તેડાવો છો, પણ વધારે સંતો હોય તો સારું, તમે મહારાજને વિનંતી કરો. ત્યારે મહારાજને મુનિબાએ વિનંતી કરી કે મહારાજ, મારા જરા વિવેકમાં ચૂક થઈ ગયો, પણ 250 સંતો સાથે તમે સુરત પધારો તો બહુ સારું છે. એમ કરીને બધા જ સંતોને સુરત તેડાવ્યા. પણ તે વખતે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે જાઓ કાઠી દરબારોને કહ્યું કે તમે સંતોનું મંડળ અત્યારે ફરતું હશે, તમે બધાને પાછા બોલાવો. ચારે બાજુ ઘોડા છૂટ્યા અને બધા સંતોને પાછા બોલાવ્યા. અને મુનિબાવાએ જ્યારે મહારાજ પાસે વિવેક ચૂક બદલ માફી માંગી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે મુનિબાવા, અમને તો આ સંતો વગર પળ એકવાર પણ ગોઠતું નથી, એક પળ પણ અમે સંતો વગર જીવી શકતા નથી, સંતો અમારા જીવન પ્રાણ છે. તો કેટલું બધું મહારાજને સંતો માટે હેત હશે, અપાર વાત્સલ્ય એ સંતો માટે શ્રીજી મહારાજને હતું. એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંતો માટે અપાર પ્રેમ છે. જે બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ બધા સંતોએ શ્રીજી મહારાજનો આશરો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થકી ગ્રહણ કર્યો છે. આ બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ સ્વામીશ્રી પણ જાણે છે કે પોતાનું ઘર બાર સંસાર વ્યવહાર બધું છોડીને આવ્યા છે. આજે આપણે 770 સંતો છે, એ બધા સંતોમાં 70% સંતો બધા ભણેલા અને હોશિયાર સંતો છે. 40% વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એટલે ક્વોલિફાઈડ બધી ડિગ્રી ધરાવે છે. ન મળ્યું ખાવાન થઈ ગયા બાવા એવું નથી. ઘણા બધા પોતે ખૂબ સારો અભ્યાસ કરીને અહીંયા આવ્યા છે. ઘણા બધા બહુ જ મોટી કારકિર્દી છોડીને અહીંયા આવ્યા છે અને આ સામાન્ય બે વસ્ત્રમાં રહી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે અહીંયા સેવા કરે છે એ કોઈ સામાન્ય વાત નથી. એ મહિમાથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે પોતાનું મન મૂકીને કે તા મનના ભૂક્કા બોલાવીને આવા મોટા સંત પાસે એમની આજ્ઞામાં રહેવું એ કોઈ સહેલી વાત નથી. ગમે તેવા ભણેલા હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ મનગમતું મૂકવાની વાત આવે ત્યારે ભલભલા પાછા પડી જાય. ત્યારે આખા જીવનકાળ દરમિયાન સમર્પિત થવું એ કોઈ રમત વાત નથી, એ કોઈ સહેલી વાત નથી. સામાન્ય વાત કહીએ તો એક જ કલરના કપડાં તમે અઠવાડિયા સુધી પહેરજો, તમને કંટાળો આવશે. એક જ પ્રકારના વસ્ત્ર તમે પહેરો, હા શોખ હોય ને રાજકારણમાં હોય ને જરા દેખાવ કરવો એટલે સફેદ જબ્બો લેંગો પહેરે, એ જરા દેખાવની વાત છે. પણ એક કલરના વસ્ત્ર પહેરવા એ અઘરું પડે છે. તો સંતોને આ જીવન આ વસ્ત્રો પહેરવા એક જ કલરના એક જ સ્ટાઇલથી, આ બહુ જ નાનો મુદ્દો આપણે સમજીએ છીએ, પણ એ સંતોનું સમર્પણ અને મન કેટલું અમન કરીને પોતાના ગુરુ પાસે રહ્યા છે એનો મહિમા આપણને સમજાય. મેં કીધું એમ ઘણા બધા સંતો તો કેવું છોડીને આવ્યા છે. અમારા દિલ્હીમાં કીર્તિસાગર સ્વામી છે, અત્યારે ત્યાં અક્ષરધામના પ્રદર્શન વિભાગમાં સેવા કરે છે. એની ઉંમર લગભગ 26 કે 28 વર્ષની હશે. એ પોતે જ્યારે સાધુ નહોતા થયા અને પૂર્વાશ્રમમાં હતા ત્યારે ત્યાં ઇંગ્લેન્ડમાં બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ઇંગ્લેન્ડ. ઘણાને આશ્ચર્ય થશે કે આપણા 80 જેટલા સંતો બ્રિટિશ ને અમેરિકન બોર્ન સિટીઝન છે, જન્મજાત એના નાગરિક છે.
સામે તમને એ પણ ખબર હશે કે તમારા જ વિસ્તારોમાંથી અમેરિકા જવા માટે 10-10 ને 15-15 લાખ રૂપિયા આપીને મેક્સિકોની ગલીઓમાંથી ને મેક્સિકોના જંગલમાંથી દોડીને અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કરતા હશે, ત્યારે આ સંતો એની સિટીઝનશીપ છોડીને આવેલા છે. હવે મહિમા ખબર પડશે. આ કીર્તિસાગર સ્વામી છે એ ત્યાં પૂર્વાશ્રમમાં ઇંગ્લેન્ડમાં હતા અને જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ્યોર્જો આર્મની કંપની છે એના મોડલિંગ હતા, એના મોડલ હતા પોતે, એનું મોડલિંગ કરતા હતા. એ ટી શર્ટ આવે છે ને જ્યોર્જો આર્માની, અને પાછું એક નવું નામ હવે શરૂ થઈ ગયું છે, મેં 2-3 દિવસથી કોકના ટી શર્ટ ઉપર હું વાંચું છું, એમ્પોરિયો આર્માની. તો જ્યોર્જો આર્માની કંપનીના મોડલ હતા અને 7.5 વર્ષ સુધી એમને મોડલિંગ કર્યું. 1 વર્ષના લગભગ 50-75 જોડી કપડાં એને કંપની ફ્રી આપે, એના ગોગલ્સથી માંડીને બૂટથી માંડીને એને બાઇક અને ગાડી કંપની આપેલી, કારણ કે એનો મોડલ જેમ તેમ ફરે સમાજમાં એ ચાલે નહીં ને. અને આવી મોટી ઇન્ટરનેશનલ રેડીમેડ ગાર્મેન્ટ્સ મેન્સ વેરની કંપની. એ કીર્તિસાગર સ્વામી એ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી 22 વર્ષ સાધુ થયા, 7-8 વર્ષ સુધી એમની દર મહિને 15 લાખ રૂપિયાની આવક હતી, એટલે કે રોજના 50,000 રૂપિયાની આવક હતી. ખબર પડી કે ફરી વખત બોલું, રોજના 50,000 રૂપિયાની એમની આવક અને કંપની સાથે 10 યરનો કોન્ટ્રાક્ટ હતો જ્યોર્જો આર્માની સાથે. પણ સાધુ થવાની એમને અંતરમાં ઈચ્છા હતી, પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહીને આજીવન સેવા કરવાની ભાવના હતી. તો એમનો દીક્ષાનો સમય આવ્યો, એમની સાથેના બધા મિત્રોને દીક્ષા લેવાની હતી. એ પોતે દીક્ષા લેવા માટે આવ્યા ત્યારે કંપની સાથેનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ બાકી હતો, એટલે એ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ તોડ્યો તો સામે એમને કંપનીને પગાર આપવો પડે ને, કંપનીને પૈસા ચૂકવવા પડે, કારણ કે જે કોન્ટ્રાક્ટ તોડે એને પૈસા આપવા પડે. તો એ કોન્ટ્રાક્ટ 2 વર્ષ વહેલો એમને તોડ્યો, કારણ કે એ સાધુ થવાનું હતું, દીક્ષા લેવાની હતી. એ કંપનીને 40 લાખ રૂપિયા ચૂકવીને સાધુ થયા છે. 40 લાખ રૂપિયા કંપનીને આપ્યા 2 વર્ષનો કોન્ટ્રાક્ટ પોતા તરફથી તોડ્યો એટલે, અને પછી અહીંયા સાધુ થવા માટે આવ્યા છે. પછી અહીંયા આવીને કોકના 5,000 રૂપિયા મેં હાથ નાખે, કોઈને હારા કપડાં જોઈને એનો મન થાય પહેરવાનું? આવા તો કેટલાય સંતો છે. અમારા અનુષ છે ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી, હી ઇઝ એન MBA, 21 વર્ષની ઉંમરે MBA થયેલો છોકરો, અને દેખાવડા સીધા જ અહીંયા બોલિવૂડમાં ચાલે એવો છે, અને પાછા 6 ગામનો પટેલ છે. અહીંયા હશે મહિમા પૂર્વા તમને, પણ અહીં કરતા તમે 6 ગામના પટેલનો મહિમા સમજો તો ખબર પડે, ધર્મજ ને કરમસદ ને બધા ગામનો. અને એના મા બાપનો એકનો એક દીકરો, એટલે એના મા બાપ માટે એક કોરો ચેક કહેવાય એટલી પેઠણ એને આવે. 21 વર્ષની ઉંમરે જ્યારે બોસ્ટન યુનિવર્સિટીમાંથી MBA થાય, ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન, અને સાધુ થવા માટે આવેલા, એ પહેલા ગ્રેજ્યુએટ થયા ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યુ જે થાય ને લાસ્ટ સેમિસ્ટરમાં, કેમ્પસમાં એને મોટોરોલા કંપનીએ જોબ આપેલી. ઇટ વોઝ એન ઓફર ઓફ $100,000, $1,00,000 એમને એપોઇન્ટમેન્ટ લેટર એમના ટેબલ ઉપર પડેલો હતો. તમે જેમ તમારું નકામું કાગળિયું ફાડી નાખો, એમાં અનુષે $1,00,000ની 21 વર્ષે અમેરિકામાં જોબ એ આમ કાગળિયું ફાડીને ડસ્ટબિનમાં નાખીને અહીંયા સારંગપુર સાધુ થવા માટે આવેલા છે. આવા તો અમે 2 સંતોના આખ્યાનો કીધા, આવા 100, 200, 500 સંતોના આખ્યાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ સામાન્ય કાર્ય પૃથ્વી ઉપર નથી કર્યું. અને એ અનુજ સાધુ થવા માટે આવેલા, અને શરૂઆતમાં જે સાધકની ટ્રેનિંગ હોય, 1 વર્ષ સુધી સારંગપુરમાં ધોતીઓ અને જબ્બો પહેરવાનો, માથે મુંડાનો અને સાધુના બધા જ નિયમ પાળવાના, બધી જ સેવા કરવાની અને ટ્રેનિંગમાંથી પસાર થવાનું. તમારે જેમ જોબમાં સોર્ટ ઓફ અ પ્રોબેશન પીરિયડ હોય છે ને, ઇટ્સ અ સોર્ટ ઓફ અ પ્રોબેશન પીરિયડ. એ પ્રોબેશન પીરિયડ દરમિયાન ત્યાં 1 વર્ષ સારંગપુર રહેવાનું હોય. એક દિવસ અમે લોકો સારંગપુર સંતો ગયેલા, અનુષની શાકભાજી સમારવાની સેવા હતી, એનો વારો એમાં આવેલો. તે ત્યાં સારંગપુરમાં કોટા સ્ટોન ઉપર નીચે બેસી અને અનુષ છે એ શાક સમારતો હતો. આમ 2 મિનિટ તો અમારી નજર સ્તબ્ધ થઈ ગઈ. અમને મનમાં એમ થયું કે જો પ્રમુખ સ્વામી પૃથ્વી ઉપર હયાત ન હોય તો 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને અમેરિકાથી અહીંયા લાવીને સારંગપુરમાં શાક સમારવા બેસાડે. કોઈ 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને માથે મુંડન કરાવી આપે. અમારે પેલા વિરાટ ભગત છે, અત્યારે એમનું નામ વિરાટ સ્વરૂપ સ્વામી છે.
એ ત્યાં અમેરિકામાં એમના ફાધર ડોક્ટર, એમના મધર ડોક્ટર, એમના મોટા બેન ડોક્ટર, એમના બનેવી ડોક્ટર, એમના મોટા ભાઈ ડોક્ટર, એમને પણ ડોક્ટર થવાનું. તમને ખબર છે અમેરિકામાં ધ હાઈએસ્ટ અર્નિંગ પ્રોફેશનલ ઇઝ અ ડોક્ટર. એમના ઘરમાં આટલી બધી સુખ સુવિધા બધી, અને બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન એવી વ્યક્તિ, એમને પણ ડોક્ટર થવું હતું, પણ એક ચેન્જ માટે બધાએ કીધું ઘરમાં બધા ડોક્ટર થયા તો કંઈક ચેન્જ લાવો, એટલે ચેન્જ માટે લોયર થયા. અને લોયર થયા તો એક લોયર ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પછી ત્યાં ઇન્ટર્નશીપમાં એક લોયર પાસે હતા, એડવોકેટ પાસે, તો એના સ્ટાઇપન્ડમાં એને $10,000 પર મંથ મળતા હતા, એટલે વર્ષે $125,000 થયા. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 65 લાખ રૂપિયા વર્ષે પગાર થયો, એટલે મહિનાનો 5 લાખ રૂપિયા થયો. એને સ્ટાઇપન્ડમાં મળતું હતું, હજી પ્રેક્ટિસ તો શરૂ નહોતી કરી, જોબ તો શરૂ નહોતી થઈ, ઇટ વોઝ અ સ્ટાઇપન્ડ. અને પોતાની ઓડી કાર હતી, અને આખા અમેરિકામાં ઇંગ્લિશ વોકેબ્યુલરી અને ઇંગ્લિશ પ્રોનાઉન્સીએશન્સ એની સ્ટુડન્ટ્સની કોમ્પિટિશન થાય, એમાં અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ઇન્ડિયન ઓરિજિનનો છોકરો નેશનલ લેવલ ઉપર પહેલો નંબર આવ્યો હોય એ આ વિરાટ સ્વરૂપ સ્વામી. એની સાથે કોઈ ભારતમાં અંગ્રેજીમાં વાત કરવું હોય ને તો એ કરે એના તરફથી, પણ જો એ સામેથી એ બોલે ને તો આપણે તો હે જ થાય. આપણે એમ થાય થોડુંક ધીમું બોલે, થોડું હરખું બોલે તો કંઈક સમજાય. એવા એ અહીંયા સારંગપુરમાં આવ્યા અને સાધકની ટ્રેનિંગમાં હતા, અને જોડીનો ઉત્સવ આવ્યો 14મી જાન્યુઆરી, જ્યારે સંતોએ આપણી સ્વામિનારાયણ પ્રણાલિકા પ્રમાણે જોડી માંગવાની હોય, ત્યારે જમરાડા ગામમાં એમનો વારો આવ્યો. અને ત્યાં ટ્રેક્ટરમાં બેસીને ધૂળિયા રસ્તામાં ધૂળ ઉડતી હતી તો ગાતરિયું આમ આડું રાખીને ભિક્ષા માંગતા હતા, અને તે સામાન્ય ગામડામાં ઝૂંપડાઓમાં એ ભિક્ષા માંગતા હતા. લોકો અડધી વાટકી ચોખા કે એક વાટકી લોટ એમની જોડીમાં નાખતા હતા. પ્રમુખ સ્વામી સિવાય તાકાત છે કોઈ પુરુષની 6 બદની વસ્તીમાં કે આ વ્યક્તિને અહીંયા જમરાણામાં જોડી મંગાવે? આ કક્ષાની વ્યક્તિ જે અમેરિકામાં થઈ હોય, $10,000 સ્ટાઇપન્ડ જેને મળતો હોય, જમરાણામાં અડધી વાટકી લોટ માંગે? પ્રમુખ સ્વામી સિવાય 6 બદની વસ્તીમાં કોઈ આના કરાવી શકે? તમારા દીકરાને એકવાર કહેજો તો ખરા કે બેટા હું થાકી ગયો છું, પેલા બૂટ સોફા નીચે પડ્યા છે ને, લઈ આવો, તો મારે બહાર જવું છે. નાનો હશે ને ત્યારે કરશે, પણ એકવાર 14-15-17 વર્ષો થાય ત્યારે કહી જોજો. એને અહમ નડશે. એક કે બે વાર આપશે પછી એને ખબર પડી જશે કે પપ્પા 10:15 ઓફિસે જાય છે ત્યારે બૂટ મંગાવે છે, એટલે 9:45 તો ગુમ થઈ જશે. હા કે ના? એમ તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ જીવન આવી રીતે, અને વિરાટ સ્વરૂપ સ્વામી ને અનુષ્ઠાન બધાને ખબર છે કે આપણે આખી જિંદગી જોડી માંગવાની છે, આખી જિંદગી ભગવાનની કથા વાર્તા કરીને ભજન કરવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો એક કોલ આવે, પ્રમુખ સ્વામી મહારાજનો શું કામ, એમના વ્યવસ્થાપક સંતોનો, અમારા ગુરુજી સંતોનો, કે હવે તમે સારું ભગવાનની ઈચ્છાથી ને સ્વામીને રાજી કરવા માટે 18 વર્ષથી ત્યાં સેવા કરી છે, પણ હવે સ્વામી બાપા તમને બોલાવે છે તો બોચાસણ મળવા માટે આવો ને. અને પછી એ જાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે બહુ સારું, આપણે આશીર્વાદ છે, બહુ સારી સેવા કરી, આપણે ત્યાં હરિભક્તો બહુ રાજી થયા, કથા વાર્તા સારું થઈ, હવે ત્યાં આપણે બહુ સારી સેવા કરી નવસારીમાં, હવે આપણે ત્યાં મહેસાણા રહેવાનું છે. સારું, પ્રસાદનું બોક્સ લઈને ઊભા, 3 મિનિટનું કોન્વર્સેશન, 18 વર્ષ ઉપર 3 મિનિટ આવે એટલે કાર્યક્રમ આમથી આમ ફેરવાય. તો જો કહેવાનું શું છે કે આવી રીતે હાથ જોડીને એમની પાસે રહ્યા છે, પછી એ પુરુષને સંતો માટે અપાર હેત કેમ ના થાય? તમારા દીકરા થોડાક તમારા કયાગરા હોય છે તોય તમને એના પ્રત્યે અપાર પ્રેમ થાય છે. તો આ સંતો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહ્યા છે અને આવું કાર્ય એમનું કરે છે, તો એમના માટે બધાને અપાર પ્રેમ કેમ ના થાય? તો જો પ્રમુખ સ્વામી મહારાજ પણ અપાર સંત વત્સલ છે. સ્વામીશ્રીને 1993 સાલમાં થોડું ડિઝીનેસ આવતું હતું, એટલે કે થોડા ચક્કર આવતા હતા, અને કલકત્તાથી તાત્કાલિક સ્વામીને ફ્લાય કર્યા બોમ્બે. ત્યાં MRIને બધા રિપોર્ટ્સ કઢાવ્યા એટલે ખબર પડી કે જમણી બાજુમાં કાનની પાછળની નસમાંથી થોડું લોહી મગજને ઓછું મળે છે, એટલે જરા ઉઠતા બેસતા કે પડખું ફરતા કે વોકિંગમાં શાર્પ ટર્નમાં જરા ચક્કર આવે છે, એટલે બધી એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. અને પછી સ્વામીશ્રીને ડૉક્ટરની સલાહ હતી કે તમારે વધારે લાંબો સમય સુધી એક મુલાકાત આપવાની હોય કે સ્ટ્રેસફુલ વર્ક ન કરવું, સવારે 11 વાગે તમારે આરામ કરી લેવો, 1:30 વાગે પાછું ઉઠવું, એટલે વચ્ચે આ 2 કલાકનો આરામ કરી જ લેવો દિવસ દરમિયાન. એટલે સ્વામીશ્રીનો એવો ક્રમ શરૂ થયેલો 93 થી, 4-5 વર્ષ ચાલ્યો કે બપોર 11 વાગે આરામમાં જઈને 1:30 વાગે ઉઠે ને પછી પાછા જમે,
જમીન પાછા એકાદ કલાક મુલાકાત આપે ને પાછા 3:30 વાગે આરામમાં જઈને 5 વાગે ઉઠીને પછી તો 11 વાગ્યા સુધીનો કાર્યક્રમ બધો ચાલુ હોય રાબેતા મુજબ. તો એક વખત લગભગ 2:45 વાગે વિદ્યાનગરમાં ઉઠ્યા અને જમવા માટે પધાર્યા ત્યારે બધા સંતો સામે બેઠેલા. સ્વામી આમ બેઠા એટલે ભગવત ચરણ સ્વામીએ પૂછ્યું કે કેમ આજે મોડા પડ્યા? સ્વામી કે કંઈ નહીં, ટાઈમે જ છીએ ને, ક્યાં બહુ મોડા છીએ, 5-10 મિનિટ આગું પાછું. એટલે કોઈ સંતે કીધું બહુ સારી ઊંઘ આવી ગઈ હશે, નીંદર બહુ સારી આવી હશે. સ્વામી કે ના ના, તો થોડીક નીંદર આવી જાય, આપણને 2-2.5 કલાક અંદર હોઈએ પણ કલાક સવા કલાક ઊંઘ આવે, બહુ ના આવે. પછી એમ કરતાં કરતાં બધી વાતો ચાલી. તે ભગવત ચરણ સ્વામી પૂછ્યું કે યોગીજી મહારાજ તો પોતાના સ્વપ્નની બધી વાતો બહુ કરતા, તે તમે કોઈ દિવસ તમારા સ્વપ્નની વાતો કરી નથી? તમને સપના આવે છે કે નથી આવતા? એ સ્વામી એકદમ ફેઇથફુલી એન્ડ ઓનેસ્ટી, એકદમ ઓનેસ્ટલી કારણ કે મને બહુ સપના નથી આવતા. જોગી મહારાજને તો બહુ આવતા કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરી અને અમે એક બસ ભરીને હરિભક્તો ગોંડલ આવેલ, અમે બધાને રસોઈ કરીને જમાડી દીધા અને પછી અમે ત્યાં અક્ષરદેરીમાં ગયા, ત્યાં હરિભક્તોને ત્યાં સંકલ્પ કરાયો અને ત્યાં પ્રદક્ષિણા ફર્યા, એટલે આ બધા સેવા ભક્તિના સપના એમને આવતા. કે તમે કોઈ દિવસ વાત નથી કરી સ્વામી, કે મને બહુ એવા સપના આવતા નથી. પછી ભગવત ચરણ સ્વામી કે ના, તોય કોઈક દિવસ તો સપના આવતા હશે, કે સાવ ના આવે એવું બને નહીં કે. ત્યારે એકદમ ભાવાદ્ર મુખારવિંદે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા, સ્વામી કે સ્વપ્નમાં મને રાત દિવસ તમે બધા સંતો દેખાયા કરો છો, બીજું કંઈ દેખાતું જ નથી, એટલે મને બીજા સ્વપ્ન આવતા જ નથી. એકદમ કરુણામય ભાવે બોલેલા કે તમે બધા સંતો જ મને રાત દિવસ દેખાયા કરો છો. અને પછી બોલ્યા કે તમે બધા સંતો પોતાનું સર્વસ્વ મૂકીને અમારી પાસે આવ્યા છો, તો મને પણ અંતરમાં એમ ઈચ્છા છે કે જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું સુખ તમને આવે એવું કરવું છે. તો જો કેટલું અપાર વાત્સલ્ય એ સંતો માટે જેમ શ્રીજી મહારાજને હતું, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ અપાર વાત્સલ્ય એ સંતો માટે છે. એટલો મહિમા પણ સંતોનો સમજે છે. શ્રીજી મહારાજે જ્યારે પત્ર લખીને 18 સંતોને બોલાવ્યા અને બધા સંતો ત્યાં આવ્યા અને મહારાજ સન્મુખ ચાલ્યા, એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને મહારાજે બધા સંતોને જોયા તો શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા કે તમે બધા સંતો અમારા વચને, કોઈ 2 ગામના ધણી હતા, કોઈ 4 ગામના ધણી હતા, કોઈ એવા પ્રતિષ્ઠિત ગામના પટેલ હતા, તમે બધા આટલું બધું છોડીને તરત જો માન પોતાનું સ્ટેટસ છોડીને અમારી પાસે આવ્યા છો, તો મહારાજ કે અમે તમારો મહિમા સમજીએ. તો ધૂળમાં શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા. પછી તો સંતોએ દોડીને શ્રીજી મહારાજને પકડીને બેઠા કર્યા, પણ એ 18-18 સંતોને શ્રીજી મહારાજ ભેટ્યા, બહુ જ રાજી થયા, માથે 2 હાથ મૂકીને આશીર્વાદ આપીને ખૂબ પ્રસન્નતા વરસાવી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સંતોનો અપાર મહિમા સમજે છે. ગાંધીનગર અક્ષરધામના આપણે દર્શન કર્યા છે સૌએ, એ અક્ષરધામનું બાંધકામ ચાલુ હતું અને એમાં આપણને ખૂબ સારા વિચારો પ્રદર્શન સંબંધી બધા પ્રાપ્ત થાય એ માટે પરમપૂજ્ય મહંત સ્વામી, પરમપૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બધા 13 બધા સંતો એ બધા દુનિયાના 15-એક દેશોની મુલાકાતે ગયેલા, ત્યાં સારા સારા મ્યુઝિયમ જોયા, બધાના ક્યુરેટર્સને મળ્યા. એટલે આપણે પણ પ્રદર્શન કેવી રીતે ગોઠવવું, કેવી રીતે એક્ઝિબિટ કરવું એ બધું ખબર પડે. અને સ્વામીશ્રી બોચાસનમાં હતા તે વખતે બધા સંતો આ યાત્રા પૂરી કરીને ત્યાં બોચાસન આવ્યા. સ્વામીને ખબર પડી કે સંતો આવ્યા છે, એટલે પોતે ઉતારામાંથી ઊભા થઈને બોચાસનમાં સંતનિવાસમાં આગળ લોબી છે પહેલે માળે, ત્યાં પોતે આગળ બહાર આવ્યા. અને મહંત સ્વામી, ઈશ્વર સ્વામી અને બધા સંતો આમ દાદરો ચડીને આવતા હતા, તો સ્વામીને થયું કે ઓહો, શ્રીજી મહારાજનું અક્ષરધામ ગાંધીનગરમાં આવું મોટું આપણે બનાવીએ છીએ અને એની માટે આટલો દાખલો કરીને આ સંતો દેશ પરદેશમાં આટલો ભીડો વેઠી અને આટલું બધું જાણીને સમજીને દાખલો કરે છે, તો એ મહિમાનો જે ઉમળકો પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં આવ્યો, તો જેમ શ્રીજી મહારાજે સંતોને ધૂળમાં દંડવત કર્યા એમ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ત્યાં કંઈ પાથરેલું નહોતું અને સીધું જ ત્યાં લોબીમાં જમીન ઉપર જ સંતોને દંડવત કરવા માંડ્યા. 1 દંડવત કર્યા, 2 દંડવત કર્યા. પરંતુ જે ઈશ્વર સ્વામીએ ત્યાંથી જોયા દૂરથી, એટલે ઈશ્વર સ્વામી આમ દોડી અને સાંઈ બાપાને આમ 2 હાથથી પકડી અને બેઠા કરી લીધા કે સ્વામી, આપે અમને દંડવત ના કરવાના હોય, અમે તો આપના શિષ્ય છીએ, આપની આજ્ઞા પ્રમાણે સેવા કરવા માટે આવ્યા છીએ, આપને રાજી કરવા માટે અમારે આપને દંડવત કરવાના હોય. સ્વામી કે ના, તમે લોકો આટલો બધો ભીડો બેઠો છો તો અમને અંતરમાં એમ છે કે તમારો મહિમા સમજીએ. તો જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ સંતોનો મહિમા સમજતા, એમના ત્યાગ, એમનો ભીડો, એ મહિમા પોતે સમજતા, એમ સ્વામીશ્રી પણ પોતે સમજે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પોતે સંત વત્સલ હતા, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે અપાર સંત વત્સલ છે. અને શ્રીજી મહારાજ તો ઘણી વખત સભામાં સંતોને કહેતા કે તમને લોકોને અમે અનેક પ્રકારે તાવ્યા,
તમારા મનનું અમે અનેક પ્રકારે તોડ્યું. તમે અમારા માટે ગામોગામ ફરો છો અને અમારા મહિમાનું નામ સ્મરણ કરાવો છો, પણ તમારા લોકો માન અપમાન કરે છે તોય તમે સ્થિર રહીને અમારું સ્વરૂપ ઓળખાવવામાં ક્યારેય પાછા પડ્યા નથી. તો તમને હું જોઉં છું ત્યારે મારું મસ્તક નમી જાય છે અને મને અંતરમાં એમ થાય છે કે તમારા ચરણની રજુ માથે ચડાવું. આવું શ્રીજી મહારાજ અનેક વખત અનેક પ્રસંગે મહારાજ પોતે સંત સભામાં બોલતા, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક વખત સંત સભામાં, અનેક વખત સંતો સાથે કંઈક ગોષ્ઠીમાં બેઠા હોય દેશમાં કે પરદેશમાં, પણ આવા મહિમાના શબ્દો એમણે ઉચ્ચારેલા છે. 1981 સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 200 સંતોને દીક્ષા આપી અને બધા દીક્ષિત સંતો ત્યાં સારંગપુર ટ્રેનિંગ સેન્ટરમાં હતા. તે વખતે એક દિવસ રાત્રે ચેષ્ટાગાન પછી સ્વામીશ્રી અને બધા સંતો બેઠા હતા. સહેજે આમ વાર્તાલાપમાં કોઈ સંતે વાત કરી કે સ્વામી, તમે અમને સંત બનાવ્યા, દીક્ષા આપી, સાધુ કર્યા, તો તમને અમારી પાસેથી શું અપેક્ષા છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ બોલેલા, સ્વામી કે તમે કંઈ મને ગરમ ગરમ રોટલી જમાડો એવી મારે કોઈ અપેક્ષા નથી. તમે કંઈ મને હું માંદો પડું અને મારો પગ દાબી આપો એવી મને કોઈ અપેક્ષા નથી. પણ જો કેવું બોલે છે સ્વામી, હવે સાંભળજો સ્વામી, કે પણ જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું હતું એવું સુખ તમને આવે એની માટે તમને મેં સાધુ કર્યા છે. જો કેવી ભાવના છે. અને પછી સ્વામીશ્રી આવા સંતોનો બધો મહિમા સમજી અનેક વખત આવી રીતે સંતોની બધી વાત કરતા હોય છે ત્યારે કહેવાનું શું કે શ્રીજી મહારાજ આવો મહિમા સમજતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આવો મહિમા સમજે છે, તો એમના અંતરમાં જે આ ભાવના છે એને લઈને શ્રીજી મહારાજના વખતમાં અને આજે પણ સંતોના અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું દ્રઢ થતું જાય છે, પોતાને પૂર્ણકામપણા સમજતા જાય છે અને એ રીતે સંસ્થામાં સેવા ભક્તિ કરતા જાય છે અને પોતાનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય બનાવતા જાય છે. કારણ કે સમજી રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહેતી હોય તો ત્યાં એને પ્રેમ સંપાદન થતો હોય તો જ રહેતી હોય. અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. તમે ખાલી માણસને બ્રેડના ટુકડા નાખી દો, રોટલી દાળ ભાત શાક ખાવા આપી દો એટલે માણસ જીવી શકે એવું નથી. મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. ખાલી ખાવા પીવાને પહેરવા માટે કોઈકની વ્યવસ્થા તમે કરી આપો તો માણસ જીવી ના શકે. એને પણ પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ, લાગણીનો અનુભવ થવો જોઈએ તો એ વ્યક્તિ ત્યાં રહી શકે, બાકી ના રહે. તમે જુઓ કે જે દિવસે જે મિત્રતામાં જે સગાવાલાના સંબંધોમાં તમને લેશ માત્ર પણ પ્રેમમાં ઉણપ આવે છે તમને ત્યાં લેશ માત્ર મજા નથી આવતી, આવે છે? તો અહીંયા 770 સંતો કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી રહ્યા છે, તો એ બધાને પ્રેમનો અનુભવ એ થયેલો છે અને એ પ્રેમનો અનુભવ છે એટલા માટે એ બધા અહીંયા રહ્યા છે. વિક્ટર યુગો એક બહુ સરસ વાત કરી છે કે લવ ઇઝ નેચર સેકન્ડ સન. કુદરતનો એક સૂર્ય તો ઉપર તપે જ છે જેને લઈને જીવ પ્રાણી માત્રની સર્વે ક્રિયાનું પોષણ થાય છે, પણ પ્રેમ છે ને, લવ ઇઝ નેચર સેકન્ડ સન, એ કુદરતનો બીજો સૂર્ય છે, એ દ્વારા માણસનું જીવન પોષિત થાય છે અને માણસ પુલકિત પોતાના જીવનમાં રહી શકે છે. તો બધા સંતોને આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો અનુભવ છે એટલે આનંદથી સુખથી તમારી લોકો પાસે જે વસ્તુ છે એવી એક પણ વસ્તુ ન હોવા છતાં પ્રેમથી રહી શકે છે. તમારી પાસે 20 જોડી કપડાં છે, અમારી પાસે 2 જોડી કપડાં છે. તમારી પાસે કાંડામાં પહેરવા માટે ઘડિયાળ છે, અમારી પાસે ઘડિયાળ નથી. તમારી પાસે ફરવા માટે ગાડી ને સ્કૂટર તમારું પોતાનું છે, અમે પણ એમાં ફરીએ છીએ પણ એ સંસ્થાના નામની છે, અમારા નામની નથી. તમે મર્સિડીઝમાં બેસતા હોય પણ એ તમારા મિત્રની હોય ને તો તમને તમારી મારુતિ ફ્રન્ટી જેટલો મર્સિડીઝમાં આનંદ ના આવે. કોકની છે ને સાંજ પડે વિચારતો પેલો એ રે ને. આ તો માણસની એક સાહજિક માનસિકતાની વાત કરીએ છીએ. તમારી પાસે પોતાના નામનું ઘર છે, અમારી પાસે ઘર નથી. એવી અનેક વસ્તુઓ તમારી પાસે જ, અમારી પાસે નથી. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એટલે તમે અહીંથી પારણમાંથી છૂટી અને રસ્તામાં બધા વાડીલાનો આઈસ્ક્રીમ ખાઈને જશો અને સાધુને આઈસ્ક્રીમ ખાવાનું ધારો કે મન થયું તો માણસ છે, સાહજિક. બ્રહ્મરૂપ ન થયા હોય અને સિદ્ધ ન થયા હોય ત્યાં સુધી કદાચ ઈચ્છા થઈ તો મંદિરમાં ઠાકોરજીને ધરાવેલો આઈસ્ક્રીમ હોય તો જમવાનો, નહીં તો 2 માળા ફેરવીને લોટો પાણી પીને ઊંઘી જવાનું કે હા એ લિક્વિડ આઈસ્ક્રીમ ખાધો. એ ત્યાગ સહેલો નથી, એ સમર્પણ સહેલું નથી. એકવાર
એક વાર તમારા જીવનમાં તમને જે અદમ્ય ઈચ્છા થઈ હોય, કોક વખત જમવાની, કોક વખત તમારા પ્રીતિ પાત્ર વ્યક્તિને મળવાની, એ જે તીવ્ર ઈચ્છા અંતરમાં થઈ હોય ને, એ વખતે એ ઈચ્છાને દામવાનો પ્રયત્ન કરજો, એ ઈચ્છા ઉપર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરજો. એટલે તમે એક પણ માટે સાધુ થશો એટલે ખબર પડશે કે બીએપીએસ ના સંતો કેવી રીતે જીવે છે. એ સિવાય મહિમા નહીં સમજાય. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન અદમ્ય થાય ત્યારે એકવાર આઈસ્ક્રીમ ના ખાતા. એકવાર તમને બહાર ફરવા જવાનું મન થાય ત્યારે એ વખતે બહાર ફરવા ના જતા. અને એક વખત દિવાળીના કપડાં તમે નવા ખરીદવા જાઓ પછી શોરૂમમાં જઈને એકવાર ખાલી પાછા વળજો, ભલે ખિસ્સામાં પૈસા હોય તોય, કે આજે ભલે આ દિવાળીએ કપડાં નથી લેવા, કેવું થાય છે મનમાં જોવું. એકવાર એવો પ્રયત્ન કરજો એટલે સાધુ કોને કહેવાય ને ખબર પડશે. એ સહેલી વાત નથી. દુનિયામાં પ્રોફેશનલ્સ તો બધા મળે. ધેર આર ટન્સ એન્ડ ટન્સ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ એન્જિનિયર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ ડોક્ટર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ પ્રોફેશનલ્સ. પણ સાચા સાધુ, સાચા સંત મળવા, દે આર નોટ ઇન ટન્સ, દે આર નોટ ઇન કેજીસ, દે આર નોટ ઇન હંડ્રેડ્સ, દે આર ઇન ટેન્સ. એ 10 ને 20 ગુણાકારમાં બહુ બહુ તો મળે, 100 ગુણાકારમાં ના મળે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા સંતો તૈયાર કર્યા છે. શ્રીજી મહારાજે જેવા સંતો તૈયાર કરેલા એવા, અને બધા સંતો પાસેથી જે પ્રમુખ સ્વામી મહારાજ કામ લે છે, જેમ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પોતે હતા કવિ પણ એની પાસે વડતાલનું મંદિર, જુનાગઢનું મંદિર, ધોલેરાનું મંદિર બંધાવડાયું. દરેક સંત પાસેથી એવું અદભુત કાર્ય શ્રીજી મહારાજે કરાવડાવ્યું. એક એક સંતની વાત સાંભળીએ તો આપણને એમ થાય કે આ કેવા સંતો શ્રીજી મહારાજના વખતમાં હતા. એવા સંતો આજે પ્રમુખ સ્વામી પાસે છે. એકવાર ત્યાં મધ્યપ્રદેશથી ગ્વાલિયરના બધા ગવૈયાઓ જુનાગઢ આવ્યા અને ત્યાં જુનાગઢમાં નવાબ સાહેબના દરબારમાં જઈને બેઠા અને નવાબ સાહેબને કે અમારે પાસ તો એ ગાયકી હૈ ઓર હમ આપકો સુનાને કે લિયે આયે હૈ. એટલે નવાબ સાહેબે તે વખતે વાત કરી. નવાબ સાહેબ કે દેખો હમને તો એક યહાં સ્વામિનારાયણ કા ફકીર હૈ પ્રેમાનંદ, ઉસકા રૂહાના સંગીત સુનાએ. રૂહાના એટલે આત્માનું સંગીત. સ્વામિનારાયણ કા ઓલિયા હૈ ફકીર પ્રેમાનંદ, ઉસકા રૂહાના સંગીત સુનાએ, ઓર કોઈ સંગીત સુનને કી ઈચ્છા નહીં હૈ. એટલે એમને એમ થયું કે આ તો કેવું સંગીત હશે. નવાબ સાહેબ કે અગર આપકો તોહફે ચાહીએ તો લઈ જાઓ, એટલે કે ગિફ્ટ જોઈએ તો લઈ જાઓ, લેકિન સંગીત તો એક પ્રેમાનંદ કા સુનાએ. તો ગ્વાલિયરના ગવૈયાઓને એમ થયું કે આડું આ કેવું, આવું તો આ પ્રેમાનંદ સ્વામિનારાયણનો ફકીર કોઈ દિવસ બહુ નામ સાંભળ્યું નથી. કારણ કે નામ એટલે ના સાંભળ્યું કે એમની જેમ પબ્લિક કોન્સર્ટ્સ ના આપતા હોય. આ સહેજ વધારજો. એટલે એમનું નામ નહોતું સાંભળ્યું. તો નવાબ સાહેબને પૂછ્યું વો કહાં ઠહેરતા હૈ. અરે કે યહાં સ્વામિનારાયણ કા એક મંદિર હૈ વહાં પે વો ઠહેરે હુએ હૈ. ગયા ત્યાં અને ત્યાં કીધું કે કોઈ પ્રેમાનંદ સ્વામી નામ કા કોઈ ફકીર હૈ. એટલે ત્યાંથી સંતોએ કોઈ જવાબ આપ્યો કે અત્યારે ભાઈ એ તો ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, ત્યાં ગયા છે. એ જુનાગઢ રહે છે પણ અત્યારે ત્યાં ગયા છે. બધા ગઢડા ગયા અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આમ દરબાર ભરીને બેઠેલા, બધા હરિભક્તો સંતો બધા બેઠેલા અને સભામાં કથા વાર્તા ચાલતી હતી અને બધા ગવૈયાઓ આવ્યા અને બધા ગવૈયાઓએ વાતો કરી કે અમને સુના હૈ કે આપકે પાસ બહુ અચ્છે રૂહાને સંગીત ગાને વાલે સંત હૈ. મહારાજ કે હા બધા ગાય છે કે, કારણ કે બેઠા હતા 4-5 જણા. એટલે પછી પેલા ગ્વાલિયરના મુસ્લિમ ગવૈયાઓ કે હમકો કુછ સુનના હૈ. હવે સાંજે ચાર વાગેલા અને પ્રેમાનંદ સ્વામીને સામે ઈશારો કરીને મહારાજ કે ગાઓ. પ્રેમાનંદ સ્વામી તો એકદમ આજ્ઞાંકિત કે મહારાજ શું ગાઉં. મહારાજ કે રાગ ભૈરવી ગાઓ. હવે આ હવારના પોરનો રાગ છે, સવારે 4 વાગ્યાનો રાગ છે, સાંજે 4 વાગેલા. એટલે બધા મુસ્લિમ ગવૈયાઓ એકબીજાની સામે જોયું કે યે હમને નવાબ સાહેબને ઇધર ભિજવા દીયા, બોલતે થે કે પ્રેમાનંદ તો બડે અચ્છે ગવૈયે હૈ ઓર બડા અચ્છા રૂહાના સંગીત ગાતે હૈ, તો યે તો કિસી કો સુર મેં તાલ મેં કુછ પહેચાન નહીં પડતી હૈ. યે ઉપર બેઠે વો ભૈરવી રાગ કી વાત કર રહે હૈ, વો તો સુબહ કા તાલ હૈ, રાગ હૈ, અભી શામ હોઈ ગઈ હૈ. એ બધી વાતો કરતા હતા અને પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા હતી એટલે ભૈરવી શરૂ કર્યો. અને એમાં તો ધીમે ધીમે બધું વાતાવરણ બદલાવા માંડ્યું. તે આજુબાજુ બધી જે ગૌશાળામાં ભેંસો બાંધી હતી ને બધી ભાંભરવા માંડી, કબૂતરાને કુકડા બોલવા માંડ્યા અને ચકલીઓ બધી બોલવા માંડી ને ઉડવા માંડી અને ભેંસ બધી જાણે આમ સીમમાં, કારણ કે સવારના પોરમાં ભેંસને ખબર પડી જાય કે હવે મારે સીમ તરફ જવાનું છે અને સાંજ પડે એટલે એને ખબર પડી જાય કે હવે મારે સૂર્યાસ્ત થવા આવે તો પાછું પહોંચવાનું છે, ગમાડે બંધાવવાનું છે. એ બધી આમ છૂટી પડી અને આમ છૂટી આમ ચાલવા માંડી સીમ તરફ
અને આમ સવારનું પહોર આમ જાણે છવાઈ ગયો હોય ને ગઢડામાં દાદા ખાતેના દરબાર ઉપર, એવું થઈ ગયું. ત્યારે મુસ્લિમ ગવૈયાઓ બધા ઉભા થઈ ગયા, સુબાન અલ્લાહ સુબાન અલ્લાહ કે આજ તક તો સુના થા કે પોર કે મુતાબિક